તમે પછી પત્ર લખ્યો બળનો આશીર્વાદ નો કે તમે બહુ સારું કામ કર્યું ને બહુ તમારો પ્રેમ ને આનંદ. છેલ્લે એક વાક્ય ડોક્ટર સામે શું મળ્યું કે સ્વામી તમારા નિયમ સ્વામી બાપા બહુ રાજી થયા છે, હજી વિશેષ રાજી કરવા હોય તો હવે કાંઈ માટે ત્યાગ કરી નાખો. અને આ પત્ર સારંગપુર સભા મંડળમાં વંચાયો અને રઘુ બરવાડ હાજર. રઘુ બરવાડ કે આપણે જે ગામે જાઓ એને નામ શું પૂછ્યું, જાઓ રઘુ બરવાડ આજથી ત્યાગ કરે છે. આ જીવન ત્યાગ જાણો. આવા સામાન્ય માણસ સુધી પણ બાપા એમના હૃદય સુધી સ્વામી બાપા કેવા વસી ગયા છે. રઘુ બરવાડના તો કેટલાય પ્રસંગો છે સ્વામી બાપાના, જેમ આપણી ઈર્ષા આવે આવા હરિભક્તો આગળ તો આપણી ઈર્ષા આવે કે આમ આપણે લાગે સાવ અભૂત વાણીમાં પણ એકદમ વાણીમાં પણ કર્કશતા, આમ કોઈ એવા શિષ્ટાચાર નહીં, બહુ આમ એટિકેટ વાળા નહીં, પણ સ્વામી જે પ્રેમથી મળે અને હાથ મૂકે ને આમ દાઢી ઉપર હાથ મૂછા ઉપર હાથ ફેરવે. આ વેબસાઇટ ઉપર તો બધા ફોટા જોયા હશે, વિડીયોમાં ફોટા જશે. આજે રઘુ બરવાડ છે ને એક સુપરસ્ટાર જેવો થઈ ગયો છે ઇન્ટરનેશનલ. સારંગપુરમાં બધા પરદેશના હરિભક્તો આવે ને પહેલાં પૂછે ઠાકોરને દર્શન કરી અને પૂછે કે બે વસ્તુ લોકો જોવા માટે આવે છે કે પેલો તમારો પાડો ક્યાં છે. ગૌશાળાનો પાડો અમારો ઇન્ટરનેશનલ સ્ટાર છે ને ભારત કેસરી, અને કે પેલો રઘુ બરવાડ બસ એની મૂછ જોવી છે. અમારા પરદેશ છોકરા બધા આવ્યા ને એક એક જણાએ રઘુ બરવાડ સાથે ફોટો પડાવ્યો, ફોટો સેશન સ્પેશિયલી. અને રઘુ બરવાડને કે હું રઘુ બરવાડ ઉમંગ આવી કે હું પેલા નવા કપડાં પહેરીને આવું કે ના ના તમારે જે છે જ બરાબર એવા જ અમારે ફોટા જોઈએ છે. આવા રઘુ બરવાડના અંતરમાં પણ સ્વામીશ્રી એ વસી ગયા છે. સ્વામીશ્રીનો પ્રેમ એ નિર્ભેદ છે. સ્વામીશ્રી એવા સામાન્ય હરિજનને અથવા તો મોટી ઉચ્ચ જ્ઞાતિના પણ સરખો ભાવ, હરિભક્તમાં ઠીક ઇવન સંતોમાં પણ સ્વામીશ્રીએ બહુ મોટી ક્રાંતિ કરી છે. બહાર તમે જો બહારનું જે આખું ત્યાગી વર્ગ છે ને એ લોકોમાં તો બહુ જ આવા અંદર અંદર આવા નાના મોટા નાના મોટા ભેદભાવ હોય છે. સ્વામીશ્રીએ બધું જ સાફ કરી નાખ્યું, કશું રાખ્યું જ નથી. બધા જ એકવાર જૂને આવી ગઈ સ્વામીશ્રીએ આ ચુંદડી ભેડાવી દીધી, બધા જ એક સરખા. સ્વામીને મનમાં કોઈ એવું નથી. સ્વામીની સેનામાં બધા કેટલાય બ્રાહ્મણો પણ છે. અને હવે તો એક નાગર પણ આવશે, આપણે એક અમેરિકાનો એક સાધક છે શાર્દુલ, એ પોતે નાગર છે. એ પહેલ વહેલા આપણા નાગર આવશે. આ વખતે એમની દીક્ષા હતી પણ એમને થોડીક પાસપોર્ટની તકલીફ હતી. સ્વામીશ્રીએ કીધું કે હવે નેક્સ્ટ ટાઈમ એમની દીક્ષા મળી જ જશે. બધા ન્યુયોર્કના છે. હવે નાગર પણ આપણી ભગવી સેનામાં ભળશે. પણ કેટલાય બ્રાહ્મણો પણ છે, પણ સાતસો એ સાતસો બ્રાહ્મણ છે. કેટલાય અમુક એવા બીજી જ્ઞાતિના પણ હોય છે, પણ સ્વામીશ્રીના મનમાં કોઈ ભેદભાવ નથી. બધાને પ્રેમથી મળે છે. ઉલટાનો એના દ્વારા એ સંતોને સ્મૃતિ પણ આપે છે કે સ્વામી ના કદાચ કોઈક એવા વાણંદ જ્ઞાતિના હોય તો સ્વામી શે રીતે સ્મૃતિ આપે, આમ કરીને સ્મૃતિ આપે. એવા કેટલાય સંતોના આપણે ખ્યાલ છે. સ્વામીશ્રી બધાની હાજરીમાં આવી તેમ કે શું કેમ છે બધું ધંધા પાણી કે તેરસ ક્યારે આવે છે, એને મુંડન કરવાનું હોય ને. સ્વામીશ્રી એ લોકોને જાહેરમાં આવી રીતે સુખ આપે. ક્યારેક કોઈક કુંભાર જ્ઞાતિના હોય તો સ્વામીશ્રીને એ રીતે સુખ આપે. ક્યારેક આ પ્રગટ ભગત છે, બ્રહ્મ સેવા સ્વામી છે, નામ તો બધા કેટલા અપાવે, પણ સ્વામીશ્રી લોકોને અવશ્ય પણ એ રીતે સ્મૃતિ આપે. કદાચ કોઈક એવા મોચી જ્ઞાતિના હોય તો સ્વામીશ્રી લોકોને નાગરથી બોલાવે છે. મોચી જે હોય કદાચ કોઈક ત્યાગી થયા હોય સ્વામીશ્રી લોકોને ખાસ નાગર કરીને બોલાવે છે. અને અંદર અંદર કદાચ કોઈક એવા બે ભેગા થઈ ગયા કે જો ના તે ભેગા થઈ ગયા, નાગર એ નાગર મળી ગયા. એવી રીતે પણ સ્વામીશ્રી એવી રીતે કેટલી સ્મૃતિ આપતા હોય છે. સ્વામીશ્રી એવા સંતોમાં પણ એમની તો આપણે દેહ દ્રષ્ટિ છે, એટલે આપણે આ લોકની રીતે જોતા હોય. સ્વામીશ્રીની તો આત્માની દ્રષ્ટિ છે, જીવની દ્રષ્ટિ છે, એમના કોઈ ભેદભાવ નથી. ઇવન સંતોમાં તો હવે આવા ભેદભાવ પણ નથી. પણ સંતોમાં ઇવન એવા પણ તમે સંતા જોવા મળે કે કદાચ શારીરિક ખોટ પણ હોય. કદાચ કોઈને પગે તકલીફ હોય, કદાચ કોઈને હાથે તકલીફ હોય, કદાચ કોઈની જીભમાં તકલીફ હોય, કદાચ કોઈ ત્યાં આંખમાં તકલીફ હોય, કદાચ કોઈને કાનમાં તકલીફ હોય. સ્વામીને એવું નથી કે આ ખોડ કાપવાનવાળો છે. સ્વામીશ્રીનો પ્રેમ કેવો છે કે આવા ખોડ ખાપાને પણ જોતો નથી. સ્વામીશ્રી એવા કોઈ રૂડા રૂપાળો હોય એને પણ મળી શકે છે. અને કદાચ શારીરિક રીતે કદાચ કોઈક વિકલાંગ હોય, અપંગ હોય એને પણ એટલા પ્રેમથી મળે છે. રૂડા રૂપાળા હોય એને આગળ તો બધાને મન થાય ને, રૂપમાં તો બધા મોં પામે. સ્વામીશ્રી જ્યારે 96માં અમેરિકાના પ્રવાસમાં ગયા હતા ત્યારે એક લંડનનો એક નાનો કિશોર સ્વામીશ્રીની યાત્રામાં જોડાયો હતો. એનું નામ હતું વિમલ પટેલ. હવે એ 15-16 વર્ષનો ના ત્યારે તો નાની ઉંમર હશે, 13-14 વર્ષની ઉંમર હતી એની. પણ એટલી નામની ઉંમરે પણ પોતે મોડલ હતો. મોડલ એટલે ખ્યાલ છે ને, એને કપડાં પહેરવાના અને એના ફોટા પડે અને એની જાહેરાતો છાપામાં આવે અને મોટા મોટા મેગેઝિનોમાં આવે. એ કોના માટે ફોટા પાડતો હતો? તો જોર્જિયો અમાની, જે કદાચ જાણતા હશે ને ખ્યાલ હશે, ઇટલીની બહુ જ મોટી એક ડિઝાઇનર આખીની એક ગ્રુપ છે. અને એના કપડાં તો બહુ મોટા મોટા શેઠિયા હોય ને એને જ પોસાય, બાકી સામાન્ય માણસ તો પોસાય જ નહીં.

ચાલી નામે ફેશન ડિઝાઇનર્સ બધા બહુ જ વિશ્વવિખ્યાત હોય છે. એના માટે આટલી નાની ઉંમરે એ પોતે મોડલિંગ કરતો હતો અને લાખો રૂપિયા એને એક એક સેશન માટે મળતા હતા. એના વાળ કાપવા માટે છે ને, એના વાળ કાપવા માટે જેને હેર સ્ટાઇલિસ્ટ હતો, સ્પેશિયલ હેર સ્ટાઇલિસ્ટ, તો જે પ્રિન્સેસ ડાયનાના જે વાળ કાપતા હતા ને, એ માણસ નામ નિકી કે કંઈક હતું, નામ જ નિકી, એ આ છોકરાને વાળ કાપતો હતો. વાળ કાપવા માટે 120 પાઉન્ડ, કેટલા 120 પાઉન્ડ એટલે કેટલા રૂપિયા થયા, લગભગ 10,000 રૂપિયા થયા. 10,000 રૂપિયામાં કે આખી જિંદગીના પર વાળ આપણે ઉતરી જાય એમાં તો. એક વાર વાળ કાપે 120 પાઉન્ડ એની કંપની આપે, કંપની તરફથી ટૂથપેસ્ટ, કંપની તરફથી બધા પરફ્યુમ ને પાવડર ને કપડાં તો હોય જ, એટલા બધા એને દેશ પરદેશ પાછું ફરવાનું. એની એના પપ્પાએ અને કીધેલું કે તું જો આવી રીતે આગળ વધીશ તો 18 વર્ષની ઉંમરે તને નવી BMW ગાડી અપાવીશ. એ વખતે એના કંપનીએ કોન્ટ્રાક્ટ આપેલો ઓસ્ટ્રેલિયા જવા માટે. વિન્ટરમાં બાપા જે વખતે અમેરિકા જવાના હતા, એ 96 સાલમાં એને 80,000 પાઉન્ડનો કોન્ટ્રાક્ટ હતો ઓસ્ટ્રેલિયા જવા માટે. ત્યાં બીચ ઉપર એને શોર્ટ્સ પહેરીને ઊભા રહેવાનું, બસ ટૂંકી પેલી શોર્ટ્સ આવે ને, અને કારણ કે સમર વેના જે આખું કલેક્શન હતું એના ફોટા પછી એ ઇંગ્લેન્ડ આવે ને એ સમરમાં પછી પતે ત્યાં એના નામે બધા વેચાય. પણ એ કોન્ટ્રાક્ટ બંધ હતો, આને જવું હતું બાપા સાથે અમેરિકા. એને કોન્ટ્રાક્ટ ભંગ કર્યો. એ કોન્ટ્રાક્ટ ભંગ કર્યો એટલે 60,000 પાઉન્ડ એને દંડ ભરવો પડ્યો. કારણ કે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો કે તારા ઓસ્ટ્રેલિયામાં ટૂરમાં જવાનું છે, કે ના મારે સ્વામી સાથે ત્યાં પરદેશ જવું છે. એટલે કોન્ટ્રાક્ટ ભંગ કર્યો, 60,000 પાઉન્ડ એના પગારમાંથી કપાઈ ગયા, અને બાપા સાથે ત્યાં પરદેશ યાત્રામાં જઈશ. અને બાપા જ્યારે એની એકવાર પ્લેનમાં જ વાત હતી, સ્વામી બાપાને 1/2 કલાક સુધી એને મળે છે, અને એનું પોર્ટફોલિયો સાથે હતું, એના બધા ફોટા જોઈ સ્વામી કે આ કેવા ફોટા પડે છે ને, કેવા વારની સ્ટાઇલ બધી છે ને, કેવી રીતે એને મળે છે. એ પોતે મોડલ હતો સ્વામી, આપણે લાગે કે કંઈક બહુ રૂપાળો એવો સ્વરૂપમાન છોકરો હોય તો બધાને કદાચ મોં થાય. એ છોકરો એ 2000ની સાલમાં જેના વાર માટે, જેના વાર કાપવામાં 120 પાઉન્ડ થતા હતા, એ 1/2-1/3 મુંડન કરે છે, સાધુ થઈ ગયો. 2000ની સાલમાં સ્વામીજી લંડન પધારેલા, એ વખતે સ્વામીજી 6 યુવાનોને દીક્ષા આપી હતી, એમાંના વિમલ આજની તારીખે સ્વામી બાપાની ભગની સેનામાં જોડાઈ ગયો છે, કીર્તિસાગર સ્વામી એમનું નામ, અને તે સ્વામી બાપાની આજ્ઞાથી દિલ્હી અક્ષરધામમાં સેવા કરે છે. આવો મોડલ જેની પાછળ બધા ગાના ગેલા ફરતા હોય, આવા તો ઠીક, પણ જે કદાચ સાવ વિકલાંગ હોય, બાહ્ય દ્રષ્ટિએ કદાચ અસહ્ય ચામડીનો રોગ લાગુ પડી ગયો છે, એટલો બધો એ ભયંકર રોગ હતો કે આખા શરીરમાં જાણે આમ પરું ભરાય છે ને, એવો ભયંકર, આમ તમે શરીરમાં તમે જ્યાં જ્યાં તમે ગોદા મારો ને તો આમ એટલું બધું પહોંચ્યું થઈ ગયું હોય, કારણ બધું જ આખા શરીરમાં પરું થઈ ગયું હતું. ડૉક્ટરો પણ અડે નહીં, એના ઘરના સંબંધીઓ, એની પત્ની સુધા નજીક ના જાય, એવું આખું શરીર ગંધાય ને એવું આમ બીભત્સ સ્વરૂપ થઈ ગયું હતું એમનું. સ્વામીશ્રીને ખબર પડી કે પોતે નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્વામીશ્રી 74 બાજુ વિચારણમાં આવ્યા. સ્વામીશ્રી નડિયાદની હોસ્પિટલમાં ગયા સામેથી, અને બાજુમાં પલંગ ઉપર બેઠા, પલંગ ઉપર બેઠા. એટલું જ નહીં, સ્વામીશ્રી આખા શરીરે એમના કોમળ હાથથી સ્પર્શ કર્યો, આખો એમના શરીરે હાથે આખા શરીરે હાથ ફેરવ્યો, અને સ્વામીશ્રી એટલું બળના બધા વચનો આપ્યા. સ્વામીશ્રી કે કંઈ ન થવાનું, મહારાજ આપી રક્ષામાં છે, સાજા થઈ જશો જા. અને ભગવાનનું કરવું એવું, આપણે જે લાગતું હતું કે એમ એક અસહ્ય અને અસાધ્ય રોગ હતો, એ પણ બાપની દયાથી એ મટી ગયો. આવા માણસ જેની પાસે આપણે કદાચ નજીક જવું પણ ગમે નહીં, એવા ખોડ ખાપણવાળા વિકલાંગ અપંગ માણસો સાથે પણ સ્વામીશ્રી એટલા જ પ્રેમથી મળી શકે છે. બીજું, સ્વામીશ્રી જેટલા જ પ્રેમથી સંતોને મળી શકે છે, એટલા જ પ્રેમથી ગ્રહસ્થને પણ મળી શકે છે. અમુક પ્રસંગો એકદમ આપણે મળતા આવે છે. સ્વામીશ્રી 2001ની સાલમાં સારંગપુર હતા, અને સ્વામીશ્રી પૂજા પછી ત્યાં ઠાકોરજી દર્શન કરવા માટે જતા હતા, ચોકમાંથી એમ પસાર થતા હતા, એમાં દૂરથી બ્રહ્મચરણ સ્વામીને જોયા. સ્વામીએ નજીક બોલાવ્યા કે બ્રહ્મચરણ ક્યાં છે, તું દેખાતો નથી. એક સ્વામી અહીંયા જ છું, આ તો સેવામાં હોય, આપણે પેલા ડેકોરેશન રૂમની પેલા ભંડાકિયામાં હોય, ડેકોરેશન કામ ચાલતું હોય, ફૂલદોની સમય હોય, સમયની તૈયારી કરતા હોય, એટલે કદાચ ના દેખાય. સ્વામી કે તારે મળી જાઓ મને રોજ, બસ આટલો જ પ્રસંગ છે. સ્વામી કે તારે મને રોજ મળી જાઓ, આમાં કેટલો પ્રેમ છે. આવો જ પ્રસંગ બીજો એક આદર્શમૂર્તિ સ્વામીનો છે. આદર્શમૂર્તિ સ્વામી અત્યારે તો પરદેશ છે,
પણ સુરતમાં પોતે ભંડારની સેવાપતિ બજાવતા હતા. પોતે સારંગપુરમાં હતા. પહેલા 2001 સાલમાં જ્યારે બાપા ફૂલદોલ માટે પધાર્યા, એ વખતે ત્યાં પર ફૂલદોલનો ઉત્સવ કે ઉજવ્યો નહોતો ભૂકંપને લીધે, ત્યારે બ્રહ્મતીર્થ સ્વામી પોતે આ ભૂકંપની સેવામાં પોતે ભૂજ હતા. એટલે બધી જ ભંડારની જવાબદારી આદર્શ મૂર્તિના માથે આવી હતી. એટલે રોજે રોજ બધા હરિભક્તો જે સેવા આપે, ઠાકોરજીનો થાળ કરે, કેટલા માણસોને જમાડવાના જે શું રસોઈ છે, એ બધું જે વિગતો કહેવાની હોય એ રોજે રોજ આદર્શ મૂર્તિ સ્વામી ત્યાં બાપાને કહી જાય. બાપા જ્યારે બીજી વાર આવે છે જલજીની વખતે, ત્યારે તો બ્રહ્મતીર્થ સ્વામી આવી ગયા છે, એટલે બ્રહ્મતીર્થ સ્વામી બધું જવાબદારી પાછી હાથમાં લઈ લીધી. એટલે પછી એ વખતે સ્વામી બાપાએ આદર્શ મૂર્તિને યાદ કર્યા. જ્યારે દિવસો 3-4 કલાક વીતી ગયા છે, પછી જ્યારે આદર્શ મૂર્તિને મળ્યા કે ક્યાં ગયો તું, કે દેખાતો નથી, કે પહેલાં તો રોજ મળતો હતો ને, આ વખતે તો બાજુ પણ નથી આવતો, એ કે સ્વામી બ્રહ્મતીર્થ સ્વામી આવી ગયા એટલે એ બધું સંભાળે છે, કે તો પણ તારે મને મળી જાવ રોજ. આવું બાપા સંતો માટે પણ કરે છે. એવા જ પ્રસંગો આપને હરિભક્તો માટે પણ જોવા મળે છે. સ્વામી બાપા 2002 સાલમાં સારંગપુર હતા, અને પેલા પૂનમી હરિભક્તની વાત કરીને, સુરત બહુ મોટું મંડળ છે પૂનમી હરિભક્તનું, એવામાં એક પ્રવીણભાઈ પરમાર છે, એના પણ બધા બહુ સારા બધા પ્રસંગો છે સ્વામી સાથે. સ્વામી બાપાના કેવી સંજોગોમાં, કેવા સંજોગોમાં સ્વામી બાપાને મળ્યા છે, પણ આ પ્રવીણભાઈ પરમાર, પ્રવીણભાઈ પૂનમિયા, એ બાપાને મળવા આવ્યા. હવે એક મોટા સંઘમાં કંઈક આવી ગયા છે, બાપાને કંઈક દ્રષ્ટિ નહીં પડી હોય, એટલે જે વખતે સંઘ આવ્યો અને દર્શન કરીને નીકળી ગયો, ત્યારે પ્રવીણભાઈ ઉપર કંઈક દ્રષ્ટિ નહીં ગયો હોય. એ સાંજે વોકિંગમાં કે કંઈક પછી જ્યારે મળ્યા ને, ત્યારે બાપાએ સામેથી બોલ્યા કે પ્રવીણ તું આવી ગયો કેમ મળ્યો નહીં. બાપા કે સવારે આવ્યો તો, કે તારે મને મળી જાઓ, કે મારી દ્રષ્ટિ એકવાર પડી જાય ને, કે તારે આવીને મને મળી જાઓ એકવાર, આમ મારી નજર સમક્ષ આવી જાઓ. આવા જ પ્રસંગો હરિભક્તો માટે. બાપા ત્યાં 84 સાલ પછી પરદેશથી આવ્યા અને અમદાવાદ આવ્યા. એ વખતે સાંઈ બાપાએ નીલકંઠભાઈ મહેતાને યાદ કર્યો કે નીલકંઠ મહેતા કેમ દેખાતો નથી. નીલકંઠભાઈ મહેતા આપણા સંસ્થામાં જે મહિલા પ્રવૃત્તિ છે એના સંયોજક છે, અને એમના એક પુત્ર પૂજ્ય મધુવર્તન સ્વામી, એ પણ અત્યારે સાધુ છે, અમે સાથે જ ભણતા હતા, અત્યારે બાપાની સાથે જ ત્યાં પરદેશમાં સેવામાં છે. તો બાપાએ યાદ કરી કે નીલકંઠ મહેતા કેમ દેખાતો નથી. પછી ખબર પડી કે પોતે ભાદરામાં ત્યાં જે અક્ષરબ્રહ્મજ્ઞાન સ્વામીનો 199મો જે જન્મોત્સવ આપણે કરવાના તેની તૈયારીમાં હતા, સ્વામી ત્યાં ભાદરા જાય છે, પછી એને ફરી યાદ કરે છે કે નીલકંઠ તેને અમદાવાદ બહુ યાદ કર્યો. તો બાપાના મનમાં કોઈ ભેદભાવ નથી કે આ સાધુ છે કે આ ગ્રહસ્થ છે, એમના માટે તો બધા જ જીવ એ એક સરખા છે. એટલી હદે કે જે કદાચ બહુ સારા હોય ગુને કરીને, બાહ્ય રીતે નહીં, અને કદાચ ખરાબ હોય, ચારિત્ર રીતે ખરાબ હોય, જે કદાચ પાપી હોય, આમ ચારિત્ર દિશા અડબંગી હોય, એવાને પણ સ્વામીશ્રી પ્રેમથી મળી શકે છે. આની પહેલાંની એક વાત કરી દઉં, સ્વામીશ્રી ધર્મી અને વિધર્મી બંને મળી શકે છે. ગઈકાલે આપણે દેશની વિદેશની વાત કરી, પણ સ્વામીશ્રી ધર્મીય અને વિધર્મીને પણ મળી શકે છે. કદાચ એમનો જ આશીર્વાદ એમને મળે તો સ્વાભાવિક છે. કદાચ કોઈક સ્વામિનારાયણનો બીજો કંઈક ઇતર સંપ્રદાયનો પણ કદાચ અનુયાયી હોય એને પણ મળી શકે, કદાચ કોઈક હિન્દુ એને પણ મળી શકે, એ પણ આપણે સ્વીકારીએ. પણ કદાચ જે સાવ ઇતર ધર્મનો જ છે, જે ધર્મમાં કદાચ આપણે વિરોધ કાર્ય પણ કદાચ થતું હોય, પણ સ્વામીશ્રી એ સામે પણ જોતા નથી, એનો શુદ્ધ ભાવ સામે જોયે છે. સ્વામીશ્રી ત્યાં છોટા ઉદયપુર હતા, અને આપણા છગનભાઈ બ્રહ્મભટ્ટની ગાડીમાં સ્વામી પોતે ફરતા હતા, ભદ્રામી કરતા હતા. એ વખતે છગનભાઈનો ડ્રાઈવર રસૂલ, પોતે મુસલમાન, પણ છતાં સ્વામીશ્રીના સ્વામીશ્રી બહુ આમ સ્વામીશ્રી માટે બહુ સારો ભાવ. એટલે 2 માટે સ્વામીશ્રી જ્યાં પધારણી કરવા માટે જતા હતા, તો રસૂલે ડ્રાઈવરની સેવા બજાવેલી. 5 પછી જ્યારે સ્વામી બાપા ફરી ત્યાં છોટાઉદય પર આવે છે, એને યાદ કરે છે. છગનભાઈને કહે છે કે પેલો આપણો રસૂલ હતો એ ક્યાં ગયો. તો છગનભાઈ કહે કે સ્વામી એ તો રિટાયર્ડ થઈ ગયો. કે ગામમાં તો છે ને, ક્યાં છે ને, તો બોલાવો ને, ક્યાં મળીએ. રસૂલ આવે છે અને સાંઈ બાપા શું કહે છે કે રસૂલ કે અમે અહીંયા આવ્યા ત્યારથી તને યાદ કરીએ છીએ, તું ક્યાં ગયો હતો. અમે અહીંયા આવ્યા ત્યારથી તને યાદ કરીએ છીએ. હવે પહેલા અંતરમાં તો કેવો આમ કેવી લાગણી ઉભરાય, હવે હર્ષાશ્રુ આવી ગયા, રડી પડ્યો બિચારો. કે 5 પહેલા ફક્ત 2 માટે આવી, તો ડ્રાઈવર છે, પગાર મળે છે, અને પાછો મુસલમાન. સ્વામીને અંતરમાં એવું નથી, શુદ્ધ ભાવે સેવા કરી ઠાકોરજીને, એના માટે સ્વામી કુરબાની આપે, સ્વામીને અંતરમાં સ્થાન પ્રાપ્ત કરી દીધું. આ તો કદાચ હજી ભારતીય ધર્મ કહેવાય, સાવ વિદેશી ધર્મ હોય એના અંતરમાં પણ સ્વામી કેટલા હદે વસી જાય છે, કેટલો આદરનું સ્થાન પોતે પ્રાપ્ત કરી લે છે. અત્યારે આપણે ખ્યાલ છે કે સંસ્થાનું બહુ મોટું એક કાર્ય ચાલી રહ્યું છે, મિસ્ટિક ઇન્ડિયાનું, આપણી જે ઇન્ડિયાની જે સર્વપ્રથમ લાર્જ ફોર્મેટ ફિલ્મ IMAX ફિલ્મ, એમાં વિશ્વના જે આ ક્ષેત્રના જે ટોપ લેવલના માણસો કહેવાય એને
એ લોકોએ આ ફિલ્મમાં એ લોકોએ કામ આપ્યું છે. ભગવાન દયાથી બહુ સારા માણસો મળી ગયા છે અને બહુ જ એકદમ લો કોસ્ટમાં એ લોકોએ આવી રીતે કામ કર્યું છે. ડાયરેક્ટરો પણ સારામાં સારા છે, જે એના જે ડાયરેક્ટર ફોટોગ્રાફી છે એ પણ બહુ સારામાં સારા છે, જે એના સ્ક્રિપ્ટ રાઇટર પણ એ પણ સારામાં સારા છે, જે પ્રવક્તા બનવાના છે એ પણ સારામાં સારા છે. તેમાં તમને આશ્ચર્ય થશે કે જે હિન્દીમાં બોલવાના છે એ આપણા માટે ભારતમાં તો એકદમ મોટા મોટા મેગાસ્ટાર છે. પણ એમાં જે મ્યુઝિક આપનારા છે સેમ કાર્ડન કરીને, એ એટલા મોટા મ્યુઝિક ડાયરેક્ટર છે. અત્યારે લાર્જ ફોર્મેટ ફિલ્મમાં જેને સૌથી વધારે ફિલ્મોમાં કામ કર્યું એ આ સેમ કાર્ડન છે. આ લગભગ એમની 11મી ફિલ્મ છે. લાર્જ ફોર્મેટમાં જે ફિલ્મ આપો ને મ્યુઝિક આપો ને બહુ જુદી બાબત છે. આ એમની લગભગ 11મી ફિલ્મ છે. એમના પછી કોઈ કદાચ નંબર આવતો હોય તો એ ભાઈએ કદાચ 4 કે 3 ફિલ્મમાં જ કામ આપ્યું હશે. એટલા બધા પોતે અનુભવી છે અને એવા સારા પોતે મ્યુઝિક ડાયરેક્ટર છે. અને પોતે પાછા મોર્મન છે. મોર્મન એટલે ક્રિશ્ચિયનિટીનો જ એક નાનો ફાટો છે. બહુ જ રૂઢિચુસ્ત એ ધર્મ છે. જેમ અમુક લોકોને ખાવા પીવાના બહુ જ એવા નિયમો છે, સંધ્યા પછી જમવો નહીં વગેરે, નાના મોટા બહુ જ એ લોકો નિયમો પાડતા હોય, ચુસ્તપણે પાડતા હોય છે. હવે એમાં આ મોર્મનમાં આપતે બહુ જ આગળ પડતા છે. આમ સંયોજક લેવાના છે પોતે. એની નીચે કેટલા બધા કાર્યકરો કામ કરે છે અને પોતે પ્રવચનો પણ આપે છે, કથા પણ કરે છે. એવા આ પોતે સેમ કાર્ડન છે અને સારામાં સારા મ્યુઝિક ડાયરેક્ટર છે. હવે એ જ્યારે પહેલી વાર ભારત આવ્યા ગયા દિવાળીએ અને સાંઈ બાપા સાથે જેને હેટ થયું, સાંઈ બાપાએ તો બેસતા વર્ષના દિવસે સવારે એને બોલાવી દીધો 5 વાગે 6 વાગે. અને પહેલા દર્શન, આમ નવા વર્ષના આપણે ઉત્સુક હોય ને કે સાંઈ બાપાના પહેલા દર્શન આપણે નવા વર્ષના કરીએ. સાંઈ બાપા આવે છે, પેલા દીવાઓ પેલા પથ ઉપર બધા ત્યાં ગોઠવ્યા છે. સાંઈ બાપા આવે છે ને પહેલા એને મળે છે કે આવો સાહેબ સાહેબ, અને ત્યાં દર્શન આપે છે. સ્મૃત અક્ષરદેરીમાં એના બધા જે મ્યુઝિકના કાગળિયા ત્યાં ચરણાવિંદ ઉપર મૂકે છે, પેલો ગ્લાસ ઉઠાવીને, અને પૂજન કરે છે, પુષ્પ નાખે છે. સ્વામીના એકદમ બહુ લાંબો હતો, 6 ફૂટ ઉપરનો હતો. સ્વામી કે તું નીચે બેસ ને, એ નીચે બેસી ગયો હતો કે તું ઉભો થા. સ્વામી એકદમ ઊંચા હાથ કરીને ચાંદલો કરે છે, નાડા છડી બાંધે છે. કલ્પેશું સમજાવે કે તો આનો સ્થાનનો મહિમા કે તો પ્રદક્ષિણી ફેરવવાનો કે એ ફરે છે પ્રદક્ષિણા. પછી બાપા સ્મૃતિ મંદિરે જાય છે, ત્યાં પણ બાપા તેને સાથે રાખે છે. યોગી અપની મૂર્તિ આગળ ત્યાં બધે પ્રદક્ષિણા ફરે છે. પછી પણ કંઈક આમ ગોઠતા એવી રીતે કલ્પેશ કે ક્યાં ગયો કલ્પેશ, કલ્પેશ ભટ્ટ જે આપણે તર્યા, આ સેવામાં બહુ મોટું એમનું ત્યાં જવાબ એમની જવાબદારી છે. કલ્પેશને બોલાવે છે, સેમને બોલાવે સામે, અને યોગી અપની મૂર્તિ સામે એને ઉભા રાખે છે કે જો આ યોગી બાપા પેલી મૂર્તિ છે ને, આ આમ યોગી બાપા આમ કરે છે. દિલ્હી અક્ષરધામ માટે પણ આપણે પેલા એ મુદ્રા રાખી છે. એ વખતે સ્વામી બાપા સમજાવે છે કે જો આ યોગી બાપા છે એની સેવા તેને પ્રાપ્ત થઈ છે. એ જોતા હતા કે જો અહીંયા મારે અક્ષરધામ કરવું છે, આ યમુનાને કાંઠે એની સેવા મળી છે. જો કેવા હસે છે કે એમની સ્વાભાવિક સ્થિતિ હતી, એમની જે ભ્રમ મસ્તી હતી એમાંથી હસે છે. એની સેવા કરી છે મળી છે તો બરાબર રાજી કરી લેજે. આવા બધા પ્રસંગો નાના નાના મોટા થયા એ કાયમ સ્મૃતિ કરતો. આ સ્મૃતિ આ બધી જે પ્રસંગો બની ગયા એની સ્મૃતિ કરતો. એ સંતોને ક્યારે ખબર પડી કે જ્યારે યોગીચરણ સ્વામી અને બધા સંતો સાથે પોતે બધી જે બેઠક થઈ મ્યુઝિક માટે, તો જ્યારે જ્યારે ફિલ્મમાં પેલા પડદા ઉપર બધું આવે અને પોતે લખતા હોય ત્યારે જ્યાં જ્યાં સ્વામી બાપાના બધા શોર્ટ્સ આવે ને, પેલા મોઢેરાનો સીન હોય અથવા તો આરતી ઉતારતો સીન હોય, ત્યારે એકદમ આમ પ્રફુલ્લિત થઈ જાય. અને પછી યાદ કરે કે સ્વામી બાપાએ મને આશીર્વાદ આપેલા કે સ્વામી બાપા મને પેલા હાથ પકડીને ત્યાં યોગી બાપાની મૂર્તિના દર્શન કરાવેલા, આ બધું યાદ હતું. પછી હમણાં બાપા અમેરિકા હતા તો જ્યાં ઓર્લેન્ડોમાં બધી યુવા અને બાળ અને કિશોર બધી શિબિર થઈ, એ 10 દિવસ દરમિયાન યોગીચરણ સ્વામી અને આ સેમ કાર્ડનની મિટિંગો ચાલતી હતી. કારણ કે ભારતમાં તો ઘણું ખરું જે ઇન્ડિયન મ્યુઝિક છે આ રોણો મજમુદાર એની બધી નિશામાં બધું આ ઘણું રેકોર્ડિંગ થઈ ગયું, લગભગ હવે પૂરું થઈ ગયું છે. ખાલી થોડુંક વેસ્ટર્ન મ્યુઝિક બાકી હતું જે ત્યાં અમેરિકામાં રેકોર્ડિંગ થવાનું છે. એમાં સેમ કાર્ડન બધું છેલ્લું બધું ફાઇનલી બધું પોલિશિંગ થતું હતું. એટલે છેલ્લે યોગીચરણ સાંઈ માટે બહુ ભાવે ને, યોગીચરણ સાંઈને ગુરુ તરીકે માને છે આ સેમ. તો એની સાથે છેલ્લી બધી એમની સાથે બેઠક હતી. છેલ્લે 10 દિવસ દરમિયાન રાત દિવસે લોકો 2-3 સેશન કરી અને મ્યુઝિક ગોઠવતા હતા. એમાં વચ્ચે સેમે સામેથી પૂછ્યું યોગીચરણ સ્વામીને કે આપણે આ અક્ષરધામનું ઉદઘાટન ક્યારે થવાનું છે. એટલે કીધું કે આપણે 2nd week of March 2005. એટલે આપણે સામેથી વિવેક કર્યો કે તમારે ખાસ આવવાનું છે, આમંત્રણ છે, તમારા ફેમિલી સહિત તમારે આવવાનું છે. એ કે સ્વામી કે તમારે આમંત્રણ આપવાની જરૂર નથી, હું તો આમે આવવાનો જ છું અને મારી વાઇફને લઈને જ આવવાનું છું. પણ હું એટલા માટે પૂછું છું કે મારે છે ને ત્યાં પથ્થર ઘસવાની સેવા કરવા માટે મારે આવવું છે, અને મને થોડોક તમે ટાઈમ આપો તો એ પ્રમાણે હું આવું કે કામ પૂરું ના થઈ જવું છે. મારા માટે થોડીક તમે સેવા મને રાખજો મારા માટે, અને એ દરમિયાન હું કંઈક કામ ના લઉં છું કારણ કે એટલા બધા કોન્ટ્રાક્ટ્સ બધા આવતા હોય.
અને જે આપણે અમેરિકામાં જે વિન્ટર ઓલિમ્પિક્સ થયા, ઓલિમ્પિક ગેમ્સ સોલ્ટલેક સિટીમાં, એ વખતેનું મ્યુઝિક આનું હતું. એટલે અત્યારે પછી બીજી ઓલિમ્પિક્સ આવે છે ને એના બીજા બધા પણ કાર્યક્રમ બહુ મોટા મોટા હોય છે ટીવીમાં અને મોટા મોટા શોમાં, તો કે એ દરમિયાન હું કંઈ બીજા કાર્યક્રમ ના લો. તો યોગીજન સ્વામીને થયું કે આ તો ભાવના બહુ સારી છે, એટલે કે તમારી ભાવના બહુ સારી છે, અમે સ્વામી બાપાને કહેશું, પણ આમાં તમારી સેવા આવી ગઈ. કે ના ના સ્વામી, આઈ એમ સિરિયસ, કે મારે ખરેખર પથ્થર ઘસવાની સેવા કરીશ. કે હા હા, એમ કહીને બધી વાત ઉડાડી દીધી. પછી સ્વામી બાપા સાથે જ્યારે મુલાકાત થઈ ત્યારે પણ એને આ વાત યાદ કરાવી, અને યોગીજન સ્વામી બાપાને કીધું, કલ્પેશે વાત કરી કે સ્વામી બાપા અમને એવી ભાવના છે કે દિલ્હી અક્ષરધામમાં પથ્થર ઘસવાની સેવા એમને કરીશ. બાપાએ જ વાત કરી, ના તમારી સેવા થઈ ગઈ, મોટા મોટી સેવા થઈ ગઈ, અક્ષરધામમાં તમારું મ્યુઝિક વાગશે ને દેશ પરદેશ નીલકરવાણીનું નામ મહિમા ગાશે. ત્યારે પણ કે ના સ્વામી, મારે ખરેખર સેવા કરીશ, મારે પથ્થર ઘસાવવું છે. કલ્પેશે ઈશ્વરચરણ સ્વામીને ફોન કર્યો કે સ્વામી, સેમ તો આવું કહે છે કે તમે મને કંઈક સમય આપો, મારે પથ્થર, કે હા આપણે આપશું, અને મુખ્ય સ્મારકમાં જ આપણે પથ્થર ઘસવાની સેવા આપશું. એને કહેજે કે આ સમયમાં આવે, કે હું આવું ત્યારે મારા માટે બીજું કોઈ વ્યવસ્થા નહીં, બીજું કંઈ કામ બના શકતા, મારે ફક્ત પથ્થર ઘસવા માટે જ આવું છે. આવા વિદેશી માણસ, વિધર્મી માણસના અંતરમાં પણ સ્વામીશ્રી કેવા આદરપૂર્ણ સ્થાન એ પ્રાપ્ત કર્યું છે. સ્વામીશ્રીના અંતરમાં એવા કોઈ ભેદભાવ નથી. આગળ આપણે વાત થોડી કરી લીધી કે સ્વામીશ્રી આવા સારા નરસાના પણ કોઈ ભેદ નથી. સ્વામીશ્રી જેટલા જ પ્રેમથી કોઈ મોટા સદગુરુને મળતા હોય, કોઈ મોટા સંતને મળતા હોય, એવી જ રીતે સાવ સામાન્ય માણસ આપણી દ્રષ્ટિએ ખરાબ વ્યક્તિને પણ મળી શકે છે. આમ લાગે સદગુરુ સંત હોય તો કંઈક મોટી સ્થિતિને પામ્યા છે, એવા સાધુ છે, એવા કંઈક આધ્યાત્મિક માર્ગમાં કંઈક પામ્યા છે અને એકદમ શુદ્ધ અંતઃકરણ હોય, એને તો બાબા મળી તો સ્વાભાવિક છે, કારણ કે પોતે જ એવા શુદ્ધ છે. જે આપણી દ્રષ્ટિએ સાવ અડબંગી લાગતા હોય, અમુક કહેવા હોય ને, આપણા અંતરમાં બધા વિતર્ક ચાલે, તર્ક વિતર્ક ચાલે કે આવાને શું રાખતા હશે, નથી થતું આપણે અમુકવાર, અહીંયા પણ થાય છે ને, હાવ અડબંગી છે, હાવ બધાનું આમ આપણને શરમ આવે એવું બધું વર્તન કરતા હોય, આને કાઢી જ મૂકવા છે, આ શોભે જ નહીં, સ્વામી નામ બગાડે છે, સંસ્થાન આટલું સરસ નામ છે અને ક્યાંય બધા ફરતા હોય ને જેવું તેવું બોલતા હોય, જેવું જેવું આચરણ કરતા હોય, એ આમ આવે તો આપણે એલર્જી થાય કે આ જાય તો સારું હોય, ક્યાં બોલાણ કંઈ ઠેકાણા નહીં, બોલાણ વર્તન કંઈ ઠેકાણા નહીં, બહાર પણ છાપ એવી. અમુક માણસો તો એવા કે બહાર બધા જાણતા કે આ આવ્યો જ છે, આ ગોલમાલ જ કરે છે, હા આવ્યો જ, છતાં પણ સ્વામીશ્રી એને પ્રેમથી મળતા હોય, આપણે મનુષ્ય ભાવે કે સ્વામીશ્રીને કંઈ એવું ભાન નથી પડતી કોની સાથે મળું ના મળું. કોઈ સારો માણસ હોય ને એના ફ્રેન્ડ સર્કલ, એનો જે ઇનર સર્કલ તો બહુ જ ધ્યાનપૂર્વક, એની આધારની ઇમેજ બનતી હોય છે, સ્વામીની ઇમેજની પડી જ નથી. આપણી દ્રષ્ટિએ સાવ કદાચ નાખી દેવા જેવો માણસ હોય, આપણે એવું લાગતું કે મહારાજ આપણે રેફરન્સ ટાકે વચનામતનો પ્રથમ 18મો વચનામત, કે આવા માણસો રાખાય જ નહીં, સડો પેસે, કુસંગ લાગે, બીજાને બગાડે, આપણે એવું કે સ્વામી બાપા માતા છે ને, માતાના કદાચ ભાગ્યમાં એવા કોઈક કોઈ ગાંડો છોકરો પેદા થાય, કોઈ વિકલાંગ હોય, મંદ બુદ્ધિ વાળો હોય, ગાંડો હોય, તો માતા એને તરછોડી દેશે? ગમે તેવો તો માળો બાળક છે ને, એના એવા જે અપંગ બાળકને, મનબુદ્ધિવાળા બાળકને વધારે પ્રેમની જરૂર હોય છે. અને સ્વામી જાણે છે કે આ ખરાબ કેમ છે, એને પ્રેમની જરૂર છે. સ્વામીશ્રી એને ડબલ હેત આપશે, એને જોડો છે ને, સત્સંગમાં જોડો છે ને, વધારે આ તરફ વાળો, એ તરફ તો સેજે ઢાળ છે, સ્વામીશ્રીને આ તરફ વાળા માટે એને વધારે પ્રેમ આપે છે, એને વધારે એ સત્સંગમાં જોડવા માટે એમનો પ્રયત્ન છે. આપણે કદાચ એવું લાગતું હોય કે આ માણસ ખરાબ છે, પણ સત્પુરુષની દ્રષ્ટિએ તમે જુઓ, આપણે બધા જ કેવા છે? સત્પુરુષની દ્રષ્ટિએ આપણે કે બહુ હારા છે? આપણા અંતરને તમે અંતર આગળ તમે જો, આપણી એવી શું લાયકાત છે કે સ્વામી બાપાને આપણે પ્રેમના પાત્ર બની શકીએ? આપણે એવું શું કરી આપ્યું સ્વામી માટે? આપણે એવી કઈ આધ્યાત્મિક સાધના આપ સંસ્થામાં આપણો શું ફાળો? છતાં પણ સ્વામીશ્રી એ કશું જોતા નથી. સ્વામી વાતમાં તો કેવું લખી ગયા સ્વામી કે સત્પુરુષ, એકાંતિક સત્પુરુષમાં અને સત્સંગીમાં કેટલો ફેર? તો જેટલો ફેર સત્સંગીમાં અને કુસંગીમાં, એટલો સત્સંગીમાં અને સત્પુરુષમાં ફેર છે. એટલે કે જેટલો ફેર બિન લાદનમાં અને આપણામાં, એટલો ફેર આપણામાં અને સ્વામીમાં. ખ્યાલ આવે છે? બિન લાદિન કેવો છે? આ તો જગ જ્યારે નામ લઈને બોલીએ છીએ. આજે આજની તારીખે આમ સાવ પેલો આપણે કદાચ બસમાં જવાનું થાય કોઈ મુસાફરીમાં, અને આપણી બાજુમાં કોઈક સામાન્ય માણસ આવીને બેસે,
અને બીડી કાઢે, આપણે કેવું થાય મનમાં? આપણે એલર્જી થાય કે નહીં કે આ મોઢું આમ કરી નાખે, કે આ ધુમાડો આપણે ખાવાનો, એના કપડાં ગંદાતા હોય, એને મોઢું ગંદાતું હોય, દાઢી બાડી કંઈ કરી ના હોય, એના આખા શરીરમાંથી વાસ આવતી, નાયું તો હોય જ નહીં, નાયું નાય તો પૂજા પણ ક્યાંથી કરે? હાવ અડબંગી ત્રાસી જાય કે નહીં? ત્રાસ, માથું ફાટી જાય આપણું, ક્યાંથી આવીને બેઠો? કારણ કે એ સત્સંગી નથી. હવે એમાં આપણે જ્યારે એલર્જી થાય છે તો એટલો જ ફેર આપણામાં અને એકાંતિક સત્પુરુષમાં છે. આપણે કેવા ગંદાતો હશો સ્વામી આગળ, આપણી જે જન્મો જન્મની વાસના છે, આપણા દોષ છે, આપણી પ્રકૃતિ છે, આપણા સ્વભાવો છે, સ્વામી છી છી છી જાઓ એવું કરે છે? સ્વામી બાપાના, સ્વામી બાપાનો પ્રેમ એટલો અંદ છે, સ્વામી બાપાનો વાંક નથી, એમનો પ્રેમનો વાંક છે. સ્વામી બાપાનો પ્રેમ એટલો અંધ છે કે એ નથી જોઈ શકતો કે આ નાનો છે, આ મોટો છે, આ બાળક છે, આ વૃદ્ધ છે. સ્વામી બાપાનો પ્રેમ એટલો અંધ છે કે નથી જોઈ શકતો કે આ મોટો હોદ્દેદાર છે અને સામાન્ય માણસ છે. સ્વામીનો પ્રેમ એટલો અંધ છે એ નથી જોઈ શકતો કે આ ગરીબ છે, આ તવંગર છે, આ વિદ્વાન છે, આ અભણ છે, આ ઉચ્ચ જ્ઞાતિનો છે, આ નીચ જ્ઞાતિનો છે, આ દેશનો છે, આ વિદેશનો છે, આ ધર્મી છે, આ વિધર્મી છે, આ બહુ રૂડો રૂપાળો છે, બહુ સ્વરૂપવાન છે અને આ વિકાલાંગ છે, આ બાઈ છે, આ ભાઈ છે, આ સારો છે, નરસો છે, આ ત્યાગી છે, ગૃહસ્થ છે. સ્વામીનો વાંક નથી, એમનો પ્રેમનો વાંક છે. એમનો પ્રેમ એટલો અંધ છે, લવ ઇઝ બ્લાઇન્ડ. અને માતાનો પ્રેમ તો સવિશેષ અંધ છે, આવો કોઈ ભેદભાવ એમના અંતરમાં નથી. બ્રહ્માનંદ સ્વામી પોતા માટે જે ગાયું છે એ એકચ્યુઅલી સ્વામી બાપા આપણા માટે ચરિતાર્થ કરી બતાવે છે. બ્રહ્માનંદ સ્વામી પોતે ગાય છે એમ,

0: મહારાજનો વિરોધ હતો. એટલે બ્રહ્માનંદ સ્વામી સામે કહે છે, પણ સ્વામી બાપા એમના જીવન ચરિતાર્થ કરી બતાવ્યું છે, જેવો તેવો તો એ પુત્ર અમારો, અહંકારી છે, અણસમજુ છે, સ્વભાવ બધા યુક્ત છે, વાંધો નહીં, મારો છે ને, હું માં છું, હું તને પ્રેમ નહીં આપું, હું તને નહીં સાચું, કોણ સાચવશે? આવો બાપાનો નિર્ભેદ પ્રેમ છે. આ તો માતા માટે પણ અઘરું પડે છે. એક જ ઘરમાં તમે જોજો ક્યારેક એવું બને છે, એક જ ઘરમાં એક જ માતા પિતાના બે છોકરા હોય અને એક છોકરો બહુ હોશિયાર હોય, બારમા ધોરણમાં નંબર લાવે, અને બીજો સાવ ઢ નીકળે, શું થાય છે ઘરમાં પરિસ્થિતિ? એક બહુ જ હોશિયાર હોય, બોલી જાણે, સંગીત કરી જાણે, આમ ગાઈ જાણે, નૃત્ય કરે, જ્યાં જ્યાં મોટા મોટા ઉત્સવ હોય સ્ટેજ ઉપર હાજર જ હોય, સંતોનો લાડીલો હોય, સ્વામી બાપા પાસે પહોંચી જાય, એ ઇનામ મળે, અને બીજો સાવ સામાન્ય, બોલતા ના આવડે, બીજી કંઈ આવડત નહીં વિશેષ, આમ એકદમ શાંત હોય, એકદમ આમ પેલો બીજી રીતે કોઈ એની આવડત કંઈ ના હોય, માતા પિતાનો સરખો પ્રેમ એ બે બાળક માટે વહે છે, બહુ જગરું છે. તમે તમારા અંતર તપાસજો. પોતાના સગા દીકરા માટે પણ આવો આમ ભેદભાવ રહી જાય છે. સ્વામી બાપાનો પ્રેમ માતા કરતાં પણ કેટલો વિશેષ છે. સ્વામી બાપાનો પ્રેમ એ બધા માટે સરખો છે. સર્વને સર્વદા સર્વથા પ્રેમ આપે છે એવા પોતે સંત માતા છે. આપણે અત્યારે જોયું કે સ્વામી બાપા સર્વને પ્રેમ આપે છે, સર્વથા પ્રેમ આપે છે અને સર્વદા પ્રેમ આપે છે. માતા માટે કઈ બોટાદકારે બહુ સુંદર એમના છંદોમાં કાવ્યમાં લખ્યું છે કે માતાનો પ્રેમ કેવી રીતે સર્વદા વહે છે. તો ચાર ઉપમાના આધારે માતાના પ્રેમની વિશેષતા લખી છે. પોતે એમના કાવ્યમાં લખે છે કે ધરતી માતાએ હશે ધ્રુજતી રે લોલ, અચળ અચૂક એ માયર. કે ધરતી ભલે માતા હોય પણ ક્યારેક એ પણ ધીરજ ખોઈ બેસે છે, ક્યારેક પણ ધ્રુજી જાય છે, પણ અચળા અચૂક એક માયર રે લોલ, માતા છે એ અચળ છે. પછી કહે છે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખા એ પ્રેમનો પ્રવાહ રે. ગંગામાં તો કદાચ એમ પ્રવાહમાં એના ઊંચ નીચ થાય, વધ ઘટે, પણ માતાના પ્રેમના પ્રવાહમાં ક્યારેય આવે વધ ઘટ આવતી નથી. પછી કહે છે વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે. ચોમાસું કેટલા દિવસનું હોય, અને આ બાપાએ પેલા વિષ્ણુના આશીર્વાદ આપ્યા પછી 15-20 દિવસ બરાબર આ વરસાદ આવી ગયો, પણ બારે માસ આવો વરસાદ હોય, પણ માડીનો મેઘ બારે માસ રે. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં આથમે ઉજાસ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આ ચાર ઉપમા દ્વારા કવિ બોટાદકર સમજાવે છે કે માતાનો પ્રેમ એ અચળ છે, ડગમગાટ નથી. સ્વામી બાપાનો પ્રેમ એ ક્યારે ધીરજ ખોતો નથી. માતાનો પ્રેમ એક સરખો છે, એમાં ક્યારે વટઘટ આવતી નથી, ક્યારે ભરતી ઓટ આવતા નથી. એમ સ્વામીશના પ્રેમ પણ માં પણ ક્યારે એ ભરતી કે ઓટ આવતા નથી. સ્વામીશનો પ્રેમ કાયમી છે, સ્થિર છે, સ્થાયી ભાવ છે. એમાં એ ક્યારેક આમ ઝાપટો આવીને વરસી જાય એવું નથી. સ્વામી બાપાનો પ્રેમ પણ વરસે છે. વરસે રે વરસે રે ઘન અમૃત ભરી પ્રમુખ ગુરુ હરી, વરસે વરસે. કેવી રીતે વરસે છે? ફરી ફરી વરસે શતવિધ ધારે, ફરે સત્સંગ સુકાળ વધારે. શતવિધ ધારે, સો સો ધારાથી સ્વામી બાપાનો આ પ્રેમ અખંડ વરસે છે. એ કાયમી છે, અખંડ છે, અતૂટ ધારા છે, એ સાંજોગિક નથી. આવા સંજોગમાં વરસે, આવા સંજોગ ચાંદની એ ચાર દિની, ચાંદની ચાર દિની એ બહુ જાજી ના હોય. ક્યારેક વધ સુદને વધ આવ્યા જ કરે છે. અમાસ પછી તમે જો આગળ પાસે 15 દિવસ કેવા હોય, પછી એકદમ પૂનમ આવી જાય. સ્વામી બાપાના પ્રેમમાં એવું નથી. નહીં આથમે એનો ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જોડે જડે રે લોલ. સ્વામી બાપાનો એટલો પ્રેમ વિશાળ છે કે બધાને પ્રેમ આપે છે. પણ હવે આપણે શું સમજવાનું છે? આ બધા પ્રસંગ આપણે જોયા, બધા દ્વંદ્વમાંથી આપણે પસાર થયા છે કે આને પણ પ્રેમ આપી શકે છે, આને પણ પ્રેમ કરશે, આને પણ પ્રેમ આપી શકે છે. આપણે ક્યાંક તમે ગોઠવાઈ જશો ને, એટલે આપણે એવું કહીએ કે સ્વામી બાપા બધાને ચાહે છે, આઈ લવ યુ ઓલ, એવું બાપા બોલ્યા. પણ આપણે વ્યક્તિગત ક્યારે સમાસ થાય? જ્યારે આપણે એવું માનીએ કે સ્વામી લવ્સ એવરી વન, સ્વામી લવ્સ મી, એ આપણે દ્રઢ કરવાનું છે. બાકી તો આખા ગામની ભેંસ દીધી જ છે. આપણે બધા સ્વામી બાપા બધાને ચાહે છે, પેલા ગરીબને પણ ચાહે છે ને, કીડિયાને પણ ચાહે છે ને, મહીજીને પણ ચાહે છે ને, પેલા રતનજીને પણ ચાહે છે ને, પેલા સેલવાસના દલુભાઈને પણ ચાહે છે ને, બધાને, પેલા શંભુને અને રામજીને, એવું નહીં, બધાને ચાહે છે, મને પણ પ્રેમ કરે છે, મને સાચવે છે, સાંઈ બાબા મારા માતા છે, ત્યારે આપણે સમાસ થાય. એટલે આપણા માટે તો આ રોજ આ દ્રઢ કરવાનું, સાંઈ બાપાના હૃદયમાં આખા વિશ્વને સ્થાન છે, મને પણ મારા માટે પણ એક સ્થાન છે. સાંઈ બાપા મારા માટે આવ્યા છે, સાંઈ બાપા મને ધવડાવે છે, સાંઈ બાપા મને જીવન આપે છે. આ જે આપણે દ્રઢ કરતા જાય, વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ આપણું એક બોન્ડ થવું છે, તો પછી આપણે વિશેષ ને વિશેષ એમાં આપણી વધારે ને વધારે નિકટતા આવે છે, વધારે વધારે એ પ્રેમ અને આત્મબુદ્ધિ આપણી જોડાય છે. સ્વામી બાપા હેઝ લવ ફોર એવરી વન. આપણામાં જેટલી કેપેસિટી હોય, જેટલી શ્રદ્ધા હોય, જેટલી શક્તિ હોય, જેટલી ભક્તિ હોય, એ આપણે પ્રેમ હવે પીવાનો છે. સ્વામી બાપાનું હૃદય કેવું કીધું છે, દરિયાવ દિલને હેતાળ હૈયો. એમનું દિલ કેવું છે, સમુદ્ર જેવું છે. એ ક્યારેય એમાં એ ક્યારેય સમુદ્રનું પાણી ક્યારેય ખૂટતું નથી. ગમે તેટલો દુકાળ આવે પણ સમુદ્રનો તટ પાતાળ સુધી પહોંચી જાય છે. સમુદ્રનું પાણી તો એ અકબંધ રહે છે. હવે આપણી ચાંચમાં જેટલું બળ હોય, આપણી જેટલી મોક્ષતા હોય, આપણી જેટલી શ્રદ્ધા હોય, આપણી જેટલી પાત્રતા હોય, એટલો પ્રેમ આપણે પીવાનો છે. વનમાણી દાસે બહુ સુંદર આજ કલ્પના આગળ દોહરાવી છે. વનમાણી દાસનું એક અપ્રગટ કાવ્ય છે, એમાં પ્રમુખ સ્વામીને ઉપમા આપે છે કે પ્રેમ સાગર પ્રમુખ સ્વામી જલચર અમે ઝીણા. આપણે બધા જલચર પ્રાણી છે, એટલે એમના પ્રેમમાં આપણે ડૂબવાનું છે, અવગાહન કરવાનું છે. પ્રેમ સાગર પ્રમુખ સ્વામી જળચર અમે ઝીણા, સત્સંગ ભક્તિ જીવન અમારું, નવ રહીએ તવ વિના. જેમ માછલી હોય એનું જીવન જ પાણી છે, એમ આપણું જીવન બની જાય સ્વામી બાપા તો પ્રેમ સાગર છે, એમાં જ આપણે ડૂબકી માર્યા જ કરે, માર્યા જ કરે, માર્યા જ કરે. સત્સંગ ભક્તિ જીવન અમારું, નવ રહીએ તવ વિના, પ્રમુખ સ્વામી વિસારું તમને ઘડીના. આવી એક ભાવના દરેક ભક્તની હોય છે. તો આપણા અંતરનો પણ એ જ દ્રઢતા કરીએ કે સ્વામી બાપાના આ પ્રેમ સાગરમાં આપણે વધારેમાં વધારે એમાં નજીક આવીએ, એ વધારે વધારે એ પ્રેમને આપણા એને ભોગતા બનીએ. માતાને આપણે આગળ વધારીએ. માતા એ બાળકને ધવડાવે છે, એટલે કે દૂધ આપે છે. પણ એ દૂધ કેવું હોય છે, કેવી રીતે દૂધ આપે છે? માતા કંઈક પેલી બરોડા ડેરીમાંથી પેલી થેલી કાઢીને કાપીને બાળકને મળવા નથી દેતી. માતા દૂધ ક્યાંથી લાવે છે? એ પોતામાંથી દૂધ આપે છે. માતાનો છે ને આ બહુ મોટો ભોગ છે. જ્યાં ભોગ, જ્યાં સમર્પણ છે, ત્યાં સાચો પ્રેમ છે. જ્યાં સાચો પ્રેમ છે, ત્યાં સમર્પણ છે. જ્યાં સમર્પણ નથી, ત્યાં પ્રેમ પણ નથી. માની લેવું ઉપર છલું છે, હાય હલો ને આઈ લવ યુ ઔપચારિક બધા રીતે બધા કહેતા હોય, ફ્રેન્ડશીપ ડેમાં પેલો બેન બાંધે, કાર્ડ આપે, રોઝ આપી દે, પૂરું. સમર્પણ છે, સામે ભોગ આપવો પડે. ટ્રુ લવ ઇઝ સેલ્ફ ગિવિંગ. પરદેશના લોંગ ફેલો નામના ચિંતક આવ કહે છે કે સાચો પ્રેમ શું? પવિત્ર પ્રેમ, શુદ્ધ પ્રેમ, સઘન પ્રેમ, આત્મસમર્પણ. તમે શું આપો છો? ભારતીયતાની આ સંસ્કૃતિ છે, એટલા માટે આપણે ભારતને માતા તરીકે જોઈએ છે. કારણ કે ભારતીય સંસ્કૃતિ આપણે સમજાવે છે ત્યાગ. ભારતીય સંસ્કૃતિના મૂળમાં, એના હૃદયમાં ત્યાગની ભાવના છે. ભોગની ભૂમિ નથી આ ત્યાગ ભૂમિ છે. એટલા માટે ભારતને આપણે કોઈક દેશ સ્વરૂપમાં નહીં પણ એક માતા તરીકે જોઈએ. જેમ માતા પણ ભોગ આપે છે, એમ ભારતીય સંસ્કૃતિ પણ આપણે ત્યાગ શીખવાડે છે. ભારતને આપણે માતા તરીકે સંબોધીએ છીએ, માતા માતૃ સ્વરૂપ આપણે જોઈએ છે. એટલા માટે ભારતને આપણે એનું વર્ણન આપણે સાંભળીએ છીએ એમ કે ભારત માતા કેવા છે કે હિમાલયજોનો શિરતાજ છે, જમ્મુ અને કાશ્મીર જેના ફરકતા કેશ છે, ગુજરાત અને બંગાળ જેના સુદૃઢ બાહુ છે, મધ્યપ્રદેશનો વિશાળ છાતી પ્રદેશ છે, જેની નસો નસમાં ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા જેવા પુણ્ય સલીલો વહે છે, જેના અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગર જેના પાદારવે નીત પખાડી રહ્યા છે, અને અહોરનિશ સૂરજ અને ચાંદ જેની આરતી ઉતારી રહ્યા છે, એ છે આપણી ભારત માતા. આપણે કંઈક જમીન ટુકડો રીતે નથી જોતા એમને, એક માતૃ સ્વરૂપ આપણે એને જોઈએ છે. કારણ કે ત્યાગ કરે છે આપણા માટે, આપણો એ ભાર વહન કરે છે. એમ માતા પણ એ પોતામાંથી ત્યાગ આપે કરે છે, એ બહુ મોટો ભોગ આપે છે. મનુસ્મૃતિના બીજા અધ્યાયમાં માતાનો મહિમા બહુ કીધો છે. માતાનો મહિમા કેટલી હદે કીધો છે, એમાં લખ્યું છે મનુસ્મૃતિમાં કે સહસ્રમ્પ પિતુર માતા ગૌરવેના તિરિચ્યતે. એમાં લખ્યું કે હજાર પિતા કરતા પણ એક માતા ચડી જાય, સહસ્રહમ તુ પિતુર માતા ગૌરવેનાતિ રિચ્યતે. હવે આટલો બધો મહિમા, તમે થશે કે સ્વામી આ માતાનો જ ગાગા કરે છે, પિતાનું ક્યારે આવશે? બધું આવશે, બધું આવશે ને બધું સમાધાન થશે. માતાનો પ્રેમ આમ બાહ્ય રીતે વધારે લાગે છે, પિતાનો પ્રેમ કંઈ ઓછો નથી હોતો, જુદી રીતે વ્યક્ત થાય છે, એના સમાધાન બધા પાછળથી આવશે. પણ માતાનો પ્રેમ કેમ આટલો બધો ચડિયાતો કીધો, સહસ્રમ તો હજાર ગણો, એનું કારણ આપે છે કે ગર્ભધારણ પોષાભ્યામ પિતુર માતા ગરીયસી. કારણ કે માતા ગર્ભધારણ પોષાભ્યામ એ ગર્ભધારણ કરે, 9 મહિના સુધી એ ભાર સહન કરે છે, ખાતા પીતા હરતા ફરતા બધે જ્યાં જ્યાં જાય છે એ સાથે ને સાથે જ છે. અને પોષાભ્યામ એ પોતામાંથી એને પોષણ આપે છે. માતા જ્યારે 9 મહિના દરમિયાન પણ ચરી પાડે છે, કોના માટે? પોતાના બાળક માટે. તીખું ખાઈશ એને કંઈક થશે, આમ ખાટું ખાઈશ એને કંઈક થશે, એની ખાવામાં રીત રહેવા કરવામાં રીતિ ભાતીમાં બધું જ એ ફેરફાર થઈ જાય છે પોતાના બાળકની માવજત માટે. એ મોટો ત્યાગ છે ને. અને જ્યારે જન્મે છે પછી પણ એ ત્યાગ, એ જે ભોગ આત્મસમર્પણ, એ આ ધાવણના રૂપમાં બહાર આવે છે. એટલા માટે માતાનો પ્રેમ એ બહુ વિશેષ પ્રકારનો હોય છે. સ્વામીશ્રીનો ભોગ પણ કંઈ ઓછો નથી. જેમ માતા પોતામાંથી ભોગ આપે છે, એમ સ્વામીશ્રી પણ આત્મસમર્પણ કરે છે. શેનું શેનું સમર્પણ કરે છે એ આપણે આવતીકાલે જોશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની.
1: માણસ આ પૃથ્વી ઉપર જે કંઈ નાની મોટી પ્રવૃત્તિ કરે છે અને એમાં સતત સુધારા વધારા કરતો રહે છે, એની પાછળ 5 ઈચ્છાઓ કામ કરે છે. જેટલો આપણને આ બધો વિકાસ દેખાય છે, પાર વગરનું છે. એનું વર્ણન કરવા બેસીએ તેમાં બુદ્ધિ પહોંચે એવી નથી, એટલો બધો વિકાસ આ બધો થયો છે. એની પાછળ 5 ઈચ્છાઓ કામ કરે છે. એમાં પહેલી ઈચ્છા છે અખંડ સુખ, દુઃખ વગરનું સુખ. આ પહેલી ઈચ્છા છે. માણસને સુખની ઈચ્છા છે, પણ કેવું સુખ? એમાં જરા પણ દુઃખ અંદર ના હોવું જોઈએ. જરાક દુઃખ હોય ને ફાવે નહીં. જો એ બધું અમેરિકામાં એનું બહુ જ છે, બધું કે એર કન્ડિશન શોધી કાઢ્યું, બરાબર. પછી એર કન્ડિશન ચલાવવું હોય તો સ્વિચ દબાવવા ઊભું થવું પડે, એ ના ફાવે, રિમોટ કંટ્રોલ બસ. ગાડીમાં બેઠા ને ગેરેજનું બારણું ખોલવું છે, તે પાછું ઊભી રાખે ગાડી, પાછું બારણું ઊંચું કરે, ધાંધલ ના જોઈએ, એ અંદરથી જ દબાય. લે પણ અંદર મતલબ એવું કંઈક શોધાયું છે કે દબાવવાનું નહીં, પછી સેન્સર લઘુ કરવા ગયા કે જાતે જ પાણી નીકળે, પાછું વધારે નીકળે તો એ તકલીફ, એટલે પાછું માપમાં જ નીકળે, સેન્સર ગોઠવી દીધા. કાલે પહેલાંની ગાડીમાં જોયું તે એને ગાડીમાં કંઈક વાત કરી કે સેન્સર છે એટલે આમ 300 ફીટના એમાં પહોંચી જાય ને ઓટોમેટિક થોડી બ્રેક વાગી જાય, એટલે સ્પીડ ઘટી જ જાય. એટલે ઘણી વાર નહીં તો આપણે એમ ભાન ના રાખશું, ચાલે છે કંઈક વિચારમાં જતું હોય તો. એટલે બધું આમ ઝૂણું ઝૂણું ઝૂણું ઝૂણું બધું, એ તો બધું પાર વગરનું શોધી કાઢ્યું. પણ આ બધાની પાછળ કયો વિચાર છે? દુઃખ ના પડવું જોઈએ બસ. પેલી SRS બેગ આવી, આ આવ્યું, તે આવ્યું, બારણું ખુલ્લું રહી ગયું હોય તો તાર ચું કર્યા કરે ગાડી, પટો બાજો ના હોય તો પછી બોલે કાંઈક, પાછળ કંઈક પેલું ઘેરે પેલું ડેકીનું બારણું ખુલ્લું રહી ગયું તો બોલ્યા કરે, કંઈક કંઈક ધમાલ ચાલ્યા જ કરે. લ્યો એ બધું, પણ તકલીફ ના પડવી જોઈએ, કોઈ જાતની તકલીફ નહીં બસ. પાર વગરનું, ગાડીઓમાં એવું, ખાવામાં એવું, પીવામાં એવું, બધે ઝીણું ઝીણું ઝીણું ઝીણું. અને બહુ સારું કહેવાય, વી એપ્રિશિએટ. હા, આમાં ખોટું નથી, આ બરાબર છે. બીજી ઈચ્છા કઈ છે? તો અખંડ અસ્તિત્વ. આપણું અસ્તિત્વ ટકવું જોઈએ. પાછું આપણે સુખી છીએ પણ વર્ષો સુધી આપણે લોકો જાણવા જોઈએ. હવે આમ તો આપણને ખબર પડી ગઈ છે કે હવે વધારે રહેવાના નથી, દરેક બાદબાકી કરતા રહેવું. વધારેમાં વધારે 100 છીએ, 100 તો બોલાય જ નહીં આમ તો. આ બધો હાર્ટ એટેકના જમાનામાં ગમે ત્યારે ગમે તે શું થાય એ ખબર નથી, પણ વધારેમાં વધારે 100, કશો રોગ ના આવે ને શરદી ના થાય તો એ 100 માં આગળ હ્યુસ્ટનમાં કોઈ 100 વર્ષની ઉપર ના હશે? શોધવા જોઈએ એને, હોય તો કોઈ ખૂણે ખાતરે પડ્યા હોય તો. પણ હોય ના હોય એવું નથી, પણ ભાગ્યે એટલે વધારેમાં વધારે 100 વર્ષ છે. પણ પોતાનું નામ રહેવું જોઈએ, આ માણસની ઈચ્છા છે. એટલે પછી એ કમાય, કમાઈને પછી કંઈક ડોનેશન કરે, પછી તરત શરત મૂકે કે મારું નામ રાખજો અહીં. એની પહેલાં શરત હોય અંદર, બધા આવી રીતે કરતા હોય છે, દરેકનું પોતાનું નામ જોઈએ. એક ત્યાં અમે ગયા હતા એક મંદિરમાં, તે બધી દાતાઓની નામાવલી મૂકેલી, આમ ઉપર લખેલું દાતાઓની નામાવલી, અને પછી આમ બધું લખેલું. એમાં એક ભાઈનું નામ લખેલું અને સામે એણે દાન કર્યું લખેલું, એક ડોલ ફલાણા ભાઈ. પછી આ પંખો, અહીં પંખા નથી પણ ત્યાં પંખો હોય, એટલે પંખા પર કે ફલાણાના દીકરા અને એના મોક્ષાર્થે લ્યો, આ મોક્ષાર્થે પંખો મુકાયો. એ મોક્ષાર્થે શબ્દ જ છે, મોક્ષ માટે નથી કર્યો, નામ માટે કર્યો છે ડોલ, પણ લખવાનું મોક્ષાર્થે લ્યો. પણ અંદર ઈચ્છા શું છે કે મારું અસ્તિત્વ ટકે, કે હું ના હોઉં તો લોકો ફલાણા ફલાણા ભાઈએ પંખો મુકાયો હતો, તો અખંડ અસ્તિત્વ. ત્રીજી ઈચ્છા છે અનંત જ્ઞાન. માણસને ખાવાનું મળી ગયું, કપડાં મળી ગયા, બંગલો મળી ગયો, સિટીઝનશીપ મળી ગઈ, મોટર આવી ગઈ, લિમોઝિન, પણ સંતોષ નથી થતો. એને જાણવું છે કે આ શું કરે છે, આ ક્યાં છે, ચંદ્રમાં શું છે, સૂર્યમાં શું છે, પર્વત ઉપર શું છે. અમે ત્યાં સ્વિટ્ઝર્લેન્ડ ગયા હતા, પેલો પર્વત છે માઉન્ટ બ્લેક, તે ત્યાં આગળ ગયા હતા, તો ત્યાં ઉપર શું છે, બરફ બરફ છે, કશું મળવાનું નથી ત્યાં, તો એ જાય છે બધા ઉપર, પાછા ચડીને જાય છે. હવે કશું ખાવાનું નથી ત્યાં, તો એ જાય કે શું છે ત્યાં, અને ઠંડીને કેવો અનુભવ થાય, પાછો એવો અનુભવ કરે, એટલે જોવું છે, આ બધું જાણવું છે. તો ત્રીજી ઈચ્છા છે અનંત જ્ઞાન. ચોથી ઈચ્છા છે સ્વતંત્રતા, ફ્રીડમ. બધાને સ્વતંત્ર થવું છે, કોકની ઉપર કોક હોય એના એના નીચે રહેવું પડે, એના હુકમમાં રહેવું પડે, એ કે એમ જ કરવાનું, એવું બધું હોય માણસને ના ફાવે, કોઈને ના ફાવે. જો એટલે બધા દેશ ફ્રી થઈ ગયા ધીરે ધીરે, બધું અત્યારે કોઈ રહ્યું જ નથી, બધા ફ્રીડમ ફ્રી થઈ ગયા, એ અંદર ભાવના છે, એટલે સ્વતંત્રતા. પાંચમી ઈચ્છા છે સાર્વભૌમત્વ, આપણી ઉપર કોઈ નહીં પણ બધાની ઉપર આપણે. ઘરમાં એવું રહ્યા છે ને, હું કહું એમ ઘરના બધા કરે, પછી ઘરમાં થાય કે મારા ફરિયાવાળા બધા કરે, પછી મારા ગામવાળા બધા કરે, પછી મારા જિલ્લાવાળા કરે, એટલે પછી એમાંથી ધીરે ધીરે માણસ આગળ વધતો જાય, ને પછી ઠેઠ પ્રેસિડેન્ટ થાય, પ્રેસિડેન્ટ થાય તો એને એમ થાય, પ્રેસિડેન્ટ બુશને એવું થાય કે બધા પ્રેસિડેન્ટો દુનિયાના જેટલા છે હું કહું એમ બધા કરે, એવું રહેતું છે. એનું જો એનાલિસિસ કાઢે માહિતી તો કે બધા હું કહું એમ બધા કરે, એ વિચારથી બધા ચાલે છે, બધું જાત જતું, એને ક્યાં ખાવાની ખોટ છે, બધી બધી સગવડ છે, પણ તો આ ઈચ્છા એટલે એને દોડાડે છે. તો આ પાંચ ઈચ્છાઓ માણસને છે, અને એને માટે પછી જેને જેને જે રીતે સૂજ્યું એ રીતે બધા કરે છે. પૈસા, પૈસાની આપણે જરૂરિયાત છે બરાબર, કોક ચોરી કરીને પૈસા લાવે છે, કોક મજૂરી કરીને લાવે છે, કોક વળી જુગાર રમીને લાવે છે, પણ પૈસા લાવે છે બરાબર. તો એમ આ બધી પાંચ ઈચ્છાઓ માણસ જુદી જુદી રીતે પૂરી કરે છે, પણ એક એવો કયો રસ્તો છે કે જે જેની અંદર આ પાંચેય વસ્તુઓ મળે અને ઓછા સમયમાં મળે અને પરમેનન્ટ મળે, એવી કઈ વસ્તુ છે, એ છે ભગવાન. કેવી રીતે? હવે તો એને માટે પહેલી ઈચ્છા આપણે શું કહી, અખંડ સુખ. વધારેમાં વધારે સુખ ક્યાં આગળ છે? હવે જો સ્વામિનારાયણ ભગવાનના વચન થોડાક હું બોલીશ, થોડાક તમારે શોધવાના છે, એને પછી ગોષ્ઠી કરતા વધારે એની ચર્ચા કરવાની. સારંગપુરના પહેલાં વચનામૃતમાં ભગવાનના સુખની વાત કરી છે. તમારે લાંબુ લખવાની જરૂરિયાત નથી, લખવું હોય તો સારંગપુર પહેલું લખવું, લખેલું જ છે, પણ ખાલી એને સમજવાનું છે. શું લખ્યું સારંગપુરના પહેલાં રત્નામૃતમાં? કે અનંત કોટી બ્રહ્માંડ છે. આ તો હું જરા નિરૂપણ સાથે બોલું છું, મહારાજના બરાબર એક્ઝેક્ટ શબ્દો નથી બોલતા, પણ અનંત કોટી બ્રહ્માંડ છે તો વિજ્ઞાન એ કહે છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર જે સુખ છે એ બધું જ સુખ ભેગું કરવામાં આવે. પાંચ પ્રકારના સુખ છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એ તમારે જો અહીંયા આગળ શબ્દ એ બધું સંગીત, હમણાં અમે પેલા એરપોર્ટ ઉપર ગયા તો ત્યાં બધા 100 જણા મ્યુઝિક લઈને બેઠા હતા, આ નવું જોયું એરપોર્ટ ઉપર. એરપોર્ટમાં હોટેલ, એરપોર્ટની અંદર મેં હોટેલ, ક્યાં હતું એ? ઓર્લાન્ડો. આ ઓર્લાન્ડોથી નીકળ્યા ટેમ્પા જવા, તો ત્યાં મને કહે, મેં કહું જોઈ લો, આ સંતોને કહ્યું રિપોર્ટમાં લખી લેજો, આ પહેલી વાર જોયું, બધું ઘણું પહેલી વાર જોઈએ છે આટલા વખત, તે બધું ત્યાં આગળ. તો એવો શબ્દ, એ બધો શબ્દ સાંભળો. પછી આ લોકોએ કંઈક વાત કરી કે કશુંક જોવા માટે ગયા હતા, તે ત્યાં આગળ તે પેલું કૂતરું છીંક ખાય, તે પછી કૂતરું છીંક ખાઈને પેલું નીકળે એને, તે તે વખત પિચકારી છૂટે અને તમારી ઉપર પાણી પડે, એવું પાછળ ગોઠવ્યું. એટલે આમ કૂતરાને છીંક આવે નહીં પણ તમને, પણ એ લોકો એવું ગોઠવણી કરીશ, એટલે પાણી તમારી પર આવ્યું. પછી આમ જ્યાં જા તો ગંધ આવે જ કે આવી, આમ શબ્દ સ્પર્શ રૂપ, રૂપ તો હોય છે. હવે મેં કહું શબ્દ એટલે એવો સંગીત વાગે એટલે સર્વોપરી શબ્દ, પછી સ્પર્શ આમ તમને અડે એમ કંઈ કેવું લાગે આમ એવું ફિલિંગ થાય, પછી શબ્દ સ્પર્શ, પછી રૂપ, પછી રસ. રસ બાકી છે હજુ, આમ તમે આમ પીઝા દેખાય ને આમ પીઝા આવી જાય તો એવું કંઈક કરશે ભવિષ્યમાં, આમ તરત અંતર બધાને પીઝા મળી જાય તરત, એવી કંઈક ગોઠવણી કરશે. તો પાંચેય વિષય, એક તો ટોપ અને પાછા આખા દુનિયાના ભેગા કરવાના, કે દુનિયામાં સારામાં સારું ખાવાનું શું અને તમને શું ભાવે છે એ પાછું, પાછું તમને ના ભાવતું હોય એવું પાછું એ ના ચાલે. અમારે સત્સંગ ભૂષણ સ્વામી છે, હવે આફૂસ કેરી કેવી દિનેશભાઈ સર્વોપરી દુનિયામાં એવી કેરી છે, પણ અમારે સત્સંગ ભૂષણ સ્વામીને ભાવે જ નહીં. તમે એનો રસ કાઢી ના આપો કે ટુકડા કરીને આપો, પણ એ કેરીને જુએ ને એને ઉલટી જેવું થાય, એટલે એને કેરી ના કામી, એને દાડમ ફાવે, એને તેને તમારે રાજી કરો ને તો દાડમ મૂકી દેવાનું બસ, સીડલેસ એટલે ખુશ થઈ જાય. એટલે તમને ભાવે એવું, અને એ પાંચેય પ્રકારનું હોય. હવે આ બધું જ આખા દુનિયાનું પાછું વર્લ્ડ બેસ્ટ, અને પાછું જ્યારે તમે ખાતા હો ત્યારે આમ આમ શાંતિ હોય, પાછું આમ લાઇટિંગ સિસ્ટમ એવી હોય, પાછું આમ સંગીત વાગતું હોય, એટલે પાંચેય સાથે ભેગા કેવી મજા આવે. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અનંત કોટી બ્રહ્માંડનું આ જે બધું સુખ છે એ બધું ભેગું કરવામાં આવે, અને સામેના પલ્લાની અંદર એક પલ્લામાં આ બધું મૂકવાનું, અને સામેના પલ્લાની અંદર ભગવાન, આખા ભગવાન નહીં, ભગવાનનું એક રોમ, આખું રોમ નહીં, એટલે રોમ એટલે રૂંવાડું, પછી રોમ પેલું ઇટાલીવાળું રોમ ના સમજતા બધા છોકરાઓ એ સમજે. આ બાલમંડળમાં એ પ્રશ્ન થાય, એકવાર ત્યાં પેલું કહ્યું, મેં કહ્યું સમ ત્યાં જમ્પ, પછી બાલમંડળને પૂછ્યું જમ્પ એટલે શું, એટલે કૂદ્યા બધા, કૂદવાનું એટલે પછી રોમ બોલે તમે સમજાવવું પડે એને, તમે તો બધા મોટા થયેલા સમજો. તો એક ભગવાનનું એક રૂંવાડું, અને એ રૂંવાડોનો કરોડ ટુકડા કરવાના, અને એક ટુકડો તમે એક બાજુ મૂકો તો અનંત કોટી બ્રહ્માંડના સુખ કરતાં વધી જાય, આ વિચારવાનું હોય. હવે જો તમારા મને ઘણાએ વાંચ્યું છે, પણ કદાચ આમ પાસ થઈ ગયું હોય, ઘણાએ કદાચ વાંચ્યું છે અત્યારે હું બોલો એટલે ઘણાને ખ્યાલ આવી ગયો છે, પણ એ નહીં, અંદર બેસવું જોઈએ. આ જે બેઠું એ શબ્દમાં બેઠું, એ શબ્દ કોકનો છે, સ્વામિનારાયણ ભગવાનનો છે, પણ એ શબ્દ તમારો થાય એ અગત્યનું બસ, ખલાસ. પછી શિબિર પૂરી થઈ ગઈ ભાઈ દિનેશભાઈ, પછી શિબિરની જરૂર નથી. જેને આ સમજાયું પછી જે શોધે બીજું કરાવો તે અનંત કોટી હ્યુસ્ટન તમારું થયું લાગે છે, આખું હ્યુસ્ટન તમારું થયું લાગે છે. તમે તો ડેલાસ ના છો એટલે તમને ના કહેવાય, હ્યુસ્ટનવાળા કોણ છે હમણાં ત્યાંનો, હ્યુસ્ટનવાળા આ બેઠા વાસુદેવ ને, આ હ્યુસ્ટન તમારું થયું કોઈ દાડો સ્વપ્નમ વિચાર આવે છે, તમે કયા વિભાગમાં રહો છો, કયું તમારું શહેર કયું છે, સુગરલેન્ડ ને, સુગરલેન્ડ ગામ છે ને પરા જેવું છે, તો સુગરલેન્ડ તમારું થાય એવું લાગે છે, સુગરલેન્ડનો એક બ્લોક 500 બંગલાનો હોય તમારે તેવું લાગે છે, તો આખું ટેક્સાસ ક્યારે થવાનું છે, તો અમેરિકા ક્યારે થવાનું છે, તો બ્રહ્માંડ ક્યારે થવાનું છે, તો અનંત કોટી બ્રહ્માંડ ક્યારે થવાના છે, પણ એ ના થાય. પણ જો આ થાય ને તો અનંત કોટી બ્રહ્માંડ થઈ ગયા. હવે જો આ વિચાર આવ્યો કે આ બધું થાય, આખું હ્યુસ્ટન તમને આપી દે કેટલું સુખ કહેવાય, તો આખી પૃથ્વી આપી દે તો આખું અમેરિકા તમારું, પ્રેસિડેન્ટ બુશ નહીં તમે માલિક, યુ આર ધ કિંગ ઓફ અમેરિકા યુએસએના, કેટલું સુખ કહેવાય, કેટલા ઓહો તમને બધા પગે લાગતા આવે. હમણાં પેલા ક્લિન્ટન આવ્યા હતા, હવે અત્યારે તો પ્રમુખ નથી તો ઓહો હો હો હો, અરે ક્લિન્ટન તો બરાબર છે, પેલો ગિરીશ એમની સાથે આવ્યો હતો ને, તો એક ભાઈએ કંઈક બ્રહ્મવિહારી સ્વામીને ફોન કર્યો કે ગિરીશ અમારે ત્યાં આવશે, ઉતારી હા ગિરીશ અમારે ત્યાં આવશે, ક્લિન્ટન જોડે આવ્યા છે. હવે ક્લિન્ટન તો અત્યારે પ્રમુખ છે નહીં, કેટલી મોટી વજુ આ એને સમજાઈ ગયું છે. કહેવાનું વાત શું છે, તો આ ભગવાનનું સુખ આટલું છે. હવે એ આ વાત કરી છે, અને આ સ્વામિનારાયણ ભગવાન આપણે આનું ભજન કરીએ છીએ. આ સર્વોપરી કહ્યું કે સર્વોપરી એટલે શું, સારી શબ્દો કહેવાના છે ભાષણમાં, શબ્દ સર્વોપરી ખરાક નહીં, પણ સર્વોપરી એટલે આ સુખ સર્વોપરી નહીં. તો એ સ્વામિનારાયણ ભગવાન છે, એનું આ મંદિર બાંધ્યું છે, એનું મંદિર આપણે બાંધવાના જ છીએ, અત્યારે તો બાંધ્યું જ છે, અને બીજું આ બાંધવાના જ છે, એના દર્શન કરીએ છીએ, એની આરતી ઉતારીએ છીએ, એને દંડવત કરીએ છીએ, એના શબ્દ વિચારવાના. જો 24 કલાક મંદિરમાં આવા એવું નથી, અમે સાધુ છીએ તોય 24 કલાક મંદિરમાં રહેવાતું નથી, કંઈક બીજું ક્રિયા માટે જવું પડે તો એ તો નથી જ, પણ આ સમજણ રાખવાની 24 કલાક કે આ ભગવાનનું સુખ અધિક છે, એ ચિત્ર અંદર ખડું થવું જોઈએ. તો આ વચન. બીજી વાત, અખંડ અસ્તિત્વ. કોનું અસ્તિત્વ ટક્યું છે આ દુનિયામાં જોઈ લો તમે. રાજાઓ થઈ ગયા, મહારાજાઓ થઈ ગયા, સિકંદર ધ ગ્રેટ, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ કેવા મોટા હતા કનુભાઈ, જબરજસ્ત કહેવાય કે નહીં? 32 વર્ષની ઉંમરમાં અડધી દુનિયા જીતી લીધી. આજે એમના દેશમાં જાઓ અને સિકંદરને કોઈ દીવો કરતું છે? આમ ફોટો રાખી એના સગાવાલા હોય આમ સવારે આમ દીવો કરતા છે? હવે એ લોકોને દીવાની પ્રથા નહીં હોય પણ અગરબત્તીની પ્રથા તો હોય છે, અગરબત્તી કરતા હશે, ઘણા મીણબત્તીઓ કરે છે. અમે હમણાં એક ઠેકાણે ગયા હતા, એક ચર્ચમાં પેરિસમાં ને, ત્યાં મીણબત્તીઓ કરવાની પ્રથા છે. અંદર મીણબત્તીઓ જ પટ્ટયા કરે, અને પેલું ફાતિમા છે પોર્ટુગલમાં ત્યાં અગરબત્તીઓ કરે છે. તે પણ સિકંદર ધ ગ્રેટને કોઈ અગરબત્તી કર્યો સાંભળ્યું? નેપોલિયનને કરી. જો મોટા હતા, આવા ઘણા થઈ ગયા પણ ભૂલાઈ ગયા, જેમ સમય જાય ને ભૂલાતા જાય. પણ અમુક માણસો તમે જુઓ, તે સાવ સામાન્ય હતા અને છતાં ભૂલાતા નથી. એને લોકો આરતી ઉતારે છે, એને દીવો કરે છે, એને નારિયેર વધેરે છે, એની માનતા કરે છે. તો એ લોકોએ શું કર્યું? એણે ભગવાનને ઓળખ્યા. જુઓ તો અસ્તિત્વ કોનું ટકે છે? ટાઈમમાં પેલું એક ટેલિવિઝન આવે છે ઇન્ડિયામાં, ક્રાઉન ટેલિવિઝન કે ખબર નહીં બીજું કંઈક હશે, એની નીચે એક વાક્ય લખેલું હોય છે એની જાહેરાતમાં, ટાઈમ વિલ મેક ધ ડિફરન્સ. ટાઈમમાં શું ટકે છે જુઓ તમે દુનિયામાં, એ બેઠા બેઠા અભ્યાસ કરવાનો, અને અભ્યાસ ના થતો પછી બીજાના વિશ્વાસ રાખવાનો. તો જુઓ ટાઈમમાં કોઈ ટક્યું હોય તો તમે જુઓ તો જે ભગવાનમાં જોડાયા છે ને એ ટક્યા છે, એટલે અસ્તિત્વ એનું ટક્યું છે. એ તો થઈ ગયા, હશે તાર લોકો વાહ વાહ કરતા હશે. નરસિંહ મહેતા જૂનાગઢમાં હશે ત્યારે જૂનાગઢના નવાબ હતા. તો નવાબ નરસિંહ મહેતાની દ્રષ્ટિએ કેટલા મોટા કહેવાય? આમ જૂનાગઢના નવાબ રોડ ઉપર નીકળે અને નરસિંહ મહેતા નીકળે, તો નવાબ નીકળે તો બેન્ડ બાજા વાગતા હોય ને, પોલીસ હતી હોય ને, આ જતું હોય ને તે જતું હોય ને, કેટલું બધું જાય. અને નરસિંહ મહેતા નીકળે ત્યારે કોઈ ફરક તો ના હોય, અને બધા નરસિંહ મહેતા નીકળતા ને ત્યારે કેટલાક લોકો પાણી રેડતા ગંદુ, કેટલાક લોકો કચરો ફેંકતા, પણ આજે બધા પગે લાગે છે. તે વખતેની વેલ્યુ નહોતી, એણે વિચાર્યું જ નહીં. તો એણે શું કર્યું? મૂર ભગવાનમાં જોડાયા. તો જો સુખ થવા માટે ભગવાન આવ્યું, અસ્તિત્વ માટે ભગવાન આવ્યું. અનંત જ્ઞાન કેટલું જાણશો, કેટલું જાણશો? લ્યો અમેરિકામાં રહીએ છીએ, તમે વર્ષોથી રહો છો. ઇન્દ્રવર્ધન ભાઈ કેટલા વર્ષથી છે? 30 થયા, 30 વર્ષથી. શું અમેરિકા વિશે જાણો છો? અરે કયા શહેરમાં રહો છો તમે? કેટલા વર્ષ ડલાસમાં છો? ડલાસમાં કેટલા વર્ષથી છો? 20 વર્ષ. ડલાસ વિશે તમને કે શું જાણો છો? ડલાસની ખબર નથી. લ્યો તો શું અમેરિકાની ખબર? અરે ખબર કંઈ ખબર હોય ને તમને તો એની પૂરી ખબર નથી. કેટલું જાણશો? અનંત કોટી બ્રહ્માંડ છે, કેટલું જાણવું આપણે? પણ સ્વામિનારાયણ ભગવાને કહ્યું વચનામૃત ગઢડા પ્રથમનું 63, એમાં મહારાજે કહ્યું કે તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી કાંઈ જાણવાનું રહેતું નથી. અને એ જ વચનામૃતમાં પાછું થોડા ઉપદેશ કર્યા પછી મહારાજ બીજી વાત કરે કે તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી કાંઈ કરવાનું રહેતું નથી. આ ટેકનોલોજી, અત્યારે ટેકનોલોજીમાં એવું આવ્યું ને, જો તમારું કરવાનું ઓછું થઈ ગયું, ગાડીમાં બેઠા એટલે તમારે આમાં થોડુંક જ કરવાનું, પછી બધું ગાડી જ કર્યા કરે. પ્લેનમાં એવું થઈ ગયું, બીજે એવું થઈ ગયું, બધું એ જ બધું મશીન જ બધું કર્યા કરે, તમારે થોડું જ કરવાનું, એવું આવ્યું ને. તો જો એ તરફ આગળ વિજ્ઞાન આગળ વધતું જાય છે, પણ વિજ્ઞાનનું વિજ્ઞાન ભગવાન છે. એ ભગવાનને જાણ્યા કાંઈ કરવાનું રહેતું નથી. અને આ વાત ગીતામાં પણ લખી છે, તસ્ય કાર્ય ન વિદ્યતે, એને કોઈ કશું કરવાનું રહેતું નથી. એક ભજન છે આપણી કીર્તનાવલીમ છે, ભજન મને લાગે, નારાયણ જીનકે હૃદય મેં સો કછું કર્મ કરે ના કરે, એને કાંઈ કરવાનું રહેતું નથી. તો જો આ ત્રીજી વાત આવી, અનંત જ્ઞાન, અને અનંત બધું કરવાનું છે પણ એ બધું જ ભગવાનને જાણવાથી થઈ જાય છે. ચોથી વાત, સ્વતંત્રતા. માણસને સ્વતંત્ર થવું છે. તો સ્વામિનારાયણ ભગવાને એની પણ વાત કરી છે, વચનામૃત ગઢડા મધ્યનું 13 અને સારંગપુરનું 11, અને બીજા પણ વચનામૃત હશે, કે આવી રીતે જે ભગવાનને જાણે છે, આવી રીતે જે ભગવાનને ભજે છે સારી રીતે, એમને આપણે જાણીએ છીએ એવું નહીં, પણ સારી રીતે સાચી રીતે જે ભગવાનને જાણે છે, તો જેમ ભગવાન સ્વતંત્ર છે એવો એ સ્વતંત્ર થાય છે. જો આપણે સ્વતંત્ર થયા, ભારત સ્વતંત્ર થયું, પણ તમે કોઈ પણ ભારતમાં રહે છે એને પૂછી આવો કે તમને લાગે જ તમે સ્વતંત્ર હોય એવું. ચલો ઘણાને તો ખબર જ નથી, પણ કેટલાક લોકો જ્યારે અંગ્રેજો રાજ કરતા હતા ત્યારે હતા એટલે પરતંત્રને અનુભવ થતો હતો. હવે અંગ્રેજો ગયા અને પછી બીજા બધા આવ્યા, એને પૂછો સુબોધભાઈ, અરે આપણે સુબોધભાઈ પૂછો, એમણે અંગ્રેજો રાજ કરતા ત્યારે જોયું હશે બધું પરિસ્થિતિ, અને અત્યારે જોયું છે, અત્યારે ત્યાં અવારનવાર આવતા હોય છે. લાગે જ તમે સ્વતંત્ર એવું લાગે જ. તો સ્વતંત્રતા ખરી, પણ એ પાર્શિયલ છે, કાંઈ સ્વતંત્રતા નથી. તો એ પાર્શિયલ સ્વતંત્રતાની વાત ન હોય, પરમેનન્ટ સ્વતંત્રતા. તો એ ક્યારે આવે છે? સ્વતંત્ર એક ભગવાન છે, બીજું કોઈ નથી. અને કહે છે કે જે આવી રીતે ભગવાનને જાણે છે અને ભગવાનને પામે છે, ભગવાન જેવા સ્વતંત્ર છે એવો એ સ્વતંત્ર થાય છે. એટલે ચાર વાત આવી, અખંડ સુખ, અનંત જ્ઞાન, અખંડ અસ્તિત્વ અને સ્વતંત્રતા. હવે પાંચમો મુદ્દો આવ્યો, સાર્વભૌમત્વ. તો સર્વોપરિ કોણ છે? ભગવાન. એનાથી ઉપર કોઈ છે? કોઈ થવાનો જ કોઈ શક્ય નથી. તો સાર્વભૌમત્વ અધૂરું રહેશે ને? સાર્વભૌમત્વ તો નહીં પમાય ને, તો એક ઈચ્છા અધૂરી રહેવાની ને, તો અપૂર્ણપણું રહેવાનું. પણ હવે ભગવાનની ખૂબી જુદી છે કે આવી રીતે જે ભગવાનને જાણે છે ને, ભગવાન એને આગળ કરે છે. એ વચન છે જો વતનામૃતમાં, ગઢડા પ્રથમનું 37. શ્રીજી મહારાજે કહ્યું કે આવો જે ભક્ત થાય છે ને, એના દર્શનને અમે ઈચ્છીએ છીએ. કોના દર્શનને ઈચ્છે છે ઇન્દ્રવદનભાઈ? ભક્તના. તો જેના દર્શનની કોઈક ઈચ્છા રાખે એ નાનો થઈ ગયો ને, તો ભગવાન નાના થઈ જાય છે. નાના છે નહીં, પણ ભગવાન નાના થઈ જાય છે. બીજી વાત, એક સ્ટેપ આગળ ગયા છે મહારાજ અને કહ્યું કે એના ચરણની રજને અમે માથે ચડાવીએ છીએ. ચલો દર્શન તો બરાબર છે, પણ કોકના ચરણની રજ કોક માથે ચડાવે તો એ ચડાવનારો કેટલો નાનો થઈ ગયો. ચરણ રજ કોણ ચડાવે? કેટલો નાનો હોય તો ચડાવે ને. તો ભગવાન નાના થઈ જાય છે, આવા ઘણા વચન છે. તો ભગવાન ભક્તને આગળ કરે છે, એટલે ભગવાન ભક્તને કહે છે કે બસ તું મોટો, તું મોટો. ભગવાન ભક્ત કહે કે હું નહીં, તમે જ મોટા, હું છું જ નહીં કહેશું. આઈ એમ નથિંગ, યુ આર એવરીથિંગ. ભગવાન કહે છે કે ના, યુ આર એવરીથિંગ બસ. અને ત્યાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે, બસ કલાસ, લાઈફ પૂર્ણ થઈ ગયું. આ પ્રોબ્લેમ એના છે બધા. પેલો કહે કે તું મોટો, પેલો કહે કે હું મોટો, હું કહું સાચું. અહીં કોઈ પ્રોબ્લેમ જ રહેતો નથી, જે તમારું છે મારું છે. ભક્ત કહે બધું તમારું જ, ભગવાન કહે બધું તારું જ, આ મારું કશું જ નહીં. અને નરસિંહ મહેતાએ તો ત્યાં સુધી કહ્યું છે, એક સ્ટેપ આગળ ગયા અને કહ્યું

અને તમે મને છોડી દો. કે છોડી દેવું બરાબર, પણ તને કોને પૂર્યો છે? કે તમારો પેલો ભક્ત. કેમ? તો મારે એને પૂછવું પડશે, બીજા કોઈને ના પૂછવું ચાલે, પણ મારે એને પૂછવું પડશે. કોને છોડું? આવી વાત કરીશ તો જો ભગવાન નાના થઈ ગયા. ભગવાન નાના નથી, કોઈ ભગવાન થયો નથી ને કોઈ થવાનું નથી, એ તો સ્પષ્ટ આપણી સમજણ છે. વતનામ્રતમાં વારંવાર મહારાજે આ વાત કરી છે. પણ ભગવાન નાના થઈ જાય છે, તો બધી ઈચ્છાઓ એક ઈચ્છા પૂરી કરવાથી પૂરી થાય છે, અને એ છે ભગવાન. માટે જીવનનું ધ્યેય શું છે? ભગવાન. આટલું સમજવાનું છે. હવે આ થિયોરેટિકલી આપણે જાણ્યું, શબ્દથી જાણ્યું, પણ શબ્દથી પણ જાણ્યું હોય ને, અને જો આવું આને આને લગતું વારંવાર મનન થાય ને, પછી એના વિચાર આવે આ છે બધું, આ કરીએ જ છે. પણ તમે અમેરિકામાં આવ્યા છો, બરાબર છે, એ તમારા છોકરાઓ ભણતા હશે, ભણે એનો વાંધો નહીં, એને આ ધ્યેય ફિટ કરાવજો. પહેલાં તમે કરજો, તમારા બે છે ને પહેલાં, એને આ ફિટ કરાવજો. તમારે છે આપણે નરેન્દ્રભાઈને, એને આ ફિટ કરાવજો. પછી જિંદગી જીતી ગયો એ એને કોમ્પાસ બરાબર ગોઠવી દેવાનો, એને એને સમજાવવું પડે. ખાલી એમ કહેવાથી ને જ થઈ જતું, ભાઈ એ વિચાર કરતો થાય, પણ આપણામાં બરાબર બેઠું હોય તો એને બેસશે. તો લક્ષ્ય આ છે, મારું ને તમારું અને આપણા બધાનું લક્ષ્ય એક જ છે. આ મંદિર બાંધો છે ને હ્યુસ્ટનવાળા, અને હ્યુસ્ટનવાળા ના કહેવાય, આખો ઝોન સાઉથ ઇસ્ટ ઇસ્ટનનું એનું આ બને સેન્ટર. તો લક્ષ્ય આ છે, મંદિર લક્ષ્ય કરવું, પણ મંદિર બાંધીને લક્ષ્ય આ પાછું છે, અહીં પધરાવવાનું. આ વાત લખી છે સ્વામિનારાયણ ભગવાને, એ ભૂલશો નહીં. મને વાતનો નંબર ખબર નથી, આ સંતો કોક શોધી કાઢશે ને તમને કહેશે. સ્વામિનારાયણ ભગવાન વાત બોલ્યા છે, અને ગુણાયતાન સ્વામીએ લખી છે. મહારાજે કહ્યું કે આ મંદિર સોનાના થાય, તમારે તો આ ટર્કીના પથ્થરના અને બીજા માર્બલના થવાના જ, પણ સોનાના થાય તો પણ હું રાજી ના થઉં. જો મને ન જેવો છે એવો ન જાણે તો, જેવો છે એવો જાણે તો રાજી થઉં, કદાચ ના બાંધી શકે તો હું રાજી થઉં. તો જો આ ધ્યેય આવ્યું, એટલે ભગવાનને જાણવાના છે, ભગવાનને પામવાના છે, આ આપણું લક્ષ્ય છે, એની આપણે સ્પષ્ટતા કરતા રહેવાની. હવે આ વાત આપણને સમજાઈ, હવે એ એ લક્ષ્ય આપણે સિદ્ધ કઈ રીતે કરવું, આપણે દ્રષ્ટાંત રૂપે સમજવાનો પ્રયત્ન કરીશું. ધારો કોઈ વિદ્યાર્થી ભણે છે, અને પછી એને એક ધ્યેય આપણે બાજુ, લૌકિક ધ્યેય, આ ભગવાનનું ધ્યેય નહીં, પણ એને પૂછ્યું તારે શું થવું છે? કે મારે ડૉક્ટર થવું છે. તો એના મગજમાં જો ફિટ થાય ને, થઈ જાય ડૉક્ટર, એને થવું જોઈએ. પણ ધારો કે કેજી વનમાં ભણે છે, લોવર કેજી, કેજી એલમાં ભણે છે, અને એને ધ્યેય ફિટ થયું, એને પૂછે તારે શું થવું છે? કે ડૉક્ટર. પણ હવે પ્રેક્ટિકલમાં શું? જો આ થિયરીમાં બરાબર, લક્ષ બરાબર, પણ કયા જગ્યાએ તમે ઊભા છો? કે લોવર કેજીમાં. તો લોવર કેજીમાં તમારે જે કરવાનું છે ને કરો. એ ચિંતકે અને પુસ્તકરથી એક વાત લખી છે, થિંક ગ્લોબલી એક્ટ લોકલી. એટલે તમારે આ વિચાર રાખવાનો કે પહોંચવાનું અહીં છે, પણ જ્યારે જીવવાનું આવે ત્યારે જ્યાં ઊભા હો, જે સમયે, જે સ્થાનમાં, જે કરવાનું એ કરો. અત્યારે તમે બધા આવ્યા છો, તો મારું ને તમારું ને આપણા બધાનું લક્ષ્ય છે, ભગવાન છે. પણ અહીં શા માટે તમે બધા આવ્યા છો? અહીંયા આ હ્યુસ્ટન બધા આવ્યા છો, જુદા જુદા સેન્ટરોમાંથી. તમે કોલોરાડોથી ઠેઠથી દોડીને આવ્યા, કેટલા માઇલ થાય? 1400 માઇલથી આવ્યા. શું કરવા આવ્યા છો? ખાવા આવ્યા છો? હમણાં ખવડાવવાનું છે, હમણાં રિસેસમાં કંઈક રાખ્યું છે, તો એટલા માટે આવ્યા છો. ત્યાં નહોતું 1400 માઇલથી આટલું ખર્ચીને આવ્યા. તો જો શિબિર માટે આવ્યા છો તો એ લક્ષ્ય થયું ને. જો તમારું આ લક્ષ્ય ના હોય ને તો તમે ખાવામાં પડી જાઓ. આમ ખાવામાં પડો એવા નથી, પણ આમ જરા કંઈ આગું પાછું થાય કે આ લોકો બરાબર નથી, ઇસ્તનવાળા આ કંઈ બરાબર ના કર્યું, ભાઈ આ બરાબર જ કર્યું છે, હવે થોડું આગું પાછું થયું. કદાચ આપણને મનમાં લાગે ખરું એવું, આપણે કંઈ ભ્રમરૂપ થઈ ગયા નથી, એટલે ખાટું ખારું કંઈ આપણે સગવડ પ્રમાણે ના થયું હોય, ભાઈ તો કંઈ ખરાબ થઈ જતા નથી, પણ આપણા લક્ષ્યમાં નથી ને એટલે આવું થાય છે. જો આપણે સમય આમ જઈએ છીએ, સ્વામી પાસે જઈએ છીએ, તમારામાં કેટલાક બધા ઠેઠ દોડી ઇન્ડિયા સુધી આવે છે. હવે જરાક કંઈક આવ્યા અને કંઈક જમવાનું છે, જેમ કંઈક જરા મોડું વહેલું થયું, કંઈક આગું પાછું થયું, કંઈક થઈ જાય, આટલો મોટો સમુદાય હોય તો કે આ લોકો બરાબર નથી. લે એ કેમ થઈ જાય છે? હવે ધારો કે મનમાં થાય તો બરાબર છે, પાછું બોલાય તો બે જણા ભેગા થઈને ચર્ચા કરે. ચર્ચા કરવા માટે આવ્યા છે? ઠેઠ અહીંથી ત્યાં અને જમવા માટે? તો અહીં ઘેર બનાવી લેવું તું એના કરતા.

સારું અહીં બને એવું તો હવામાન સારું છે અને બધું બરાબર છે, તો જો આપણું લક્ષ ચૂકાઈ જાય છે. એટલે જે કરવા માટે આવ્યા જ છીએ તો એ પેલું લક્ષ રહેવું જોઈએ. પછી જ્યાં જે કરવાનું છે, તો અત્યારે આપણે શાને માટે આવ્યા છીએ આગળ શિબિર, તો એની અંદર વધારે ધ્યાન રાખવાનું, જે કથા વાર્તા થાય એમાં ધ્યાન બને એટલું એની અંદર ઉડા ઉતરવાનું. પછી અહીં પૂરું થયું, પછી બહાર નીકળ્યા, પછી શું કરવાનું? પછી બીજી વાતો કરવાની. અહીં બીજી વાત કોઈ કરશો નહીં. કોઈ વ્યવહારની ખાસ એબ્સોલ્યુટ નેસેસરી હોય, કેટલીક બાબતો તો કરવી પડે. તમારો કોઈ વેપારનો પ્રોબ્લેમ હોય, કોઈ મોટલનો પ્રોબ્લેમ હોય, કેસી આવ્યા છે તો એને પૂછાય કે ભાઈ કેમનું કરવું, પૂછી લેવું. એવું ના પૂછ્યું એવું પણ નથી. પણ નાની નાની બાબતો, આ સવાર નાસ્તો શેનો હતો? ભાઈ હતો જ હવે કેટલો ટાઈમ એમ જ બોલો. નાસ્તો ભાઈ, નાસ્તો નાસ્તાવાળા કરે છે, એ જેને નાસ્તો બનાવવાનો છે નાસ્તો બનાવવો એ એને ધ્યેય છે. એટલે તમને એવું જમાડવું કે સમાધિ જ થાય. હમણાં ઢોકળા પેલા ખમણ બનાવ્યું છે 85% વાળું. મેં પૂછ્યું પેલા કે ફોર્મ્યુલા લઈ આવો ખમણ, તો બરાબર જે બનાવે, તો પછી ખમણનો વિચાર કર્યા કરે તો એ ખોટું છે. એટલે આપણે જે કરવા માટે અત્યારે આવ્યા જ છીએ તો અહીંયા આગળ, એટલે બરાબર એની અંદર 2 દિવસ આટલો બધો ખર્ચો કરીને આવ્યા છો, આટલો બધો સમય કાઢ્યો છે સંતોએ, આ બધો સમય કાઢ્યો છે. આ ઠેઠ એલએથી દોડ્યા છીએ, અમે ઠેઠ ઇન્ડિયાથી દોડ્યા છીએ, આ એટલાન્ટાથી દોડ્યા છે, અને તમે બધા દોડીને ભેગા થયા છો શાને માટે? જમવા માટે નહીં, જમવાના વિભાગવાળા છે, એમણે સર્વોપરી બનાવવું, પણ ખાવામાં તમારે ધ્યાન રાખવું. આ પણ મુશ્કેલી છે. પાછી પેલા લોકો સર્વોપરી બનાવે આપણે કહીએ, એટલે આ પછી છોડે નહીં, અને પછી જમ્યા પછી સમાધિ, ખુરશી બેઠા બેઠા સમાધિ મત જાય. એટલે એ ધ્યેય ચૂકી ગયા. એ બનાવનારા બનાવે, પણ આપણે માપમાં રાખવું પડે ને. આવું દરેક વસ્તુનું છે. એટલે કહેવાની વાત શું છે કે આ તો શિબિર પૂરતી વાત થઈ, પણ ગમે તે અહીંયા આગળ આવ્યા છો. યોગેશ, મોટેલ ચલાવો છો? બિઝનેસ છે? જોબ છે તો વાંધો નહીં, જોબ કરવા, જોબમાં બહુ વાંધો નથી, પણ જોબે કરવાની, મોટલ ચલાવવાની, પણ લક્ષ ભૂલવાનું નહીં. તો એ ખ્યાલ રાખવાનું ગમે ત્યાં હોતો, તો એ ખ્યાલ રાખવા માટે જે કામ કરો છો તો એમાં અમુક વસ્તુઓ આપણે કરવાની છે. એમાં કેટલીક પાયાની બાબતો શું છે? તો પહેલી અમુક જે બાબતો એવી છે કે જેમાંથી બધું આ સમજાવવાનું છે, એવી કઈ બાબત છે જે આપણે હંમેશા કે આપણી સભા, અઠવાડિક સભા, બરાબર એનું ધ્યાન રાખવાનું. એ જેટલા આવ્યા છો એ તમારી અઠવાડિક સભા કોઈ દાડો ચૂકશો નહીં. અને કેટલાક એવા સેન્ટરમાંથી આવ્યા હશે કે જ્યાં સભા ન ચાલતી હોય એવું બને તો ચાલુ કરવાની. સુબોધભાઈ, તમે જ્યાં છો ત્યાં સભા થાય છે? કરો, હવે તમે કરો. તમારે બીજું કશું કરવાનું છે? અહીં અમેરિકામ છે કે મોટેલ બોટેલ, તો આ કરો, આનું કંઈક આયોજન કરો. ના તો તમારા ઘરમાં કરો, 2 જણને બોલાવો, એને ઘેર જઈને કરો. જો આ હમણાં ધીરુભાઈ હવે એને કંઈ કરવાનું નથી, નિવૃત્ત થઈ ગયા છે, ન્યૂઝીલેન્ડ જઈને બેઠા 5 મહિના ત્યાં જઈ આવ્યા. શું નહીં તો 5 મહિના નોકરી કરે તો હુઈ ના રે બેઠા બેઠા. આ કેસી, એમને હાર્ટની બીમારી છે, બધું ઘણી તકલીફ છે, પણ બધે દોડે છે, બધા ત્યાં ખાતમુહૂર્તમાં આવી ગયા, સવારના આવી ગયા, પહેરી આવી ગયા, પાછા અહીંયા આવી ગયા, બધે આવી જાય છે. શું કરવા આવે છે? તો આ કાર્ય છે આપણું, તો દરેકને માટે આ શક્ય નથી, પણ જેને જે આ કરવાનું છે તો એમાં ફંડામેન્ટલ, તો બધાની વાત જનરલ આપણે કરીએ છીએ, બધાને કે આવું શક્ય નથી ફરવાનું આપણે પણ જાણીએ છીએ. પણ જે તમે બધા બેઠા છો, તો રવિવારની સભા, તમે જો રવિવારની સભા નથી ફરતા એવું નહીં, તો કોક ફરે કોક વાર ના ફરે, પણ એ ફરવાની, એનો આગ્રહ રાખવાનો, તો ધ્યેય સિદ્ધ થાય. એક તમે પકડો ને બરાબર અને એની પાછળ પડો ને, તો આ બધું થાય. પછી ભગવાન દયા કરે, તો પછી એમ કોક વાર કર્યું ના કર્યું તો વારંવાર શું કરવાનું, કહેવાનું પછી આ વસ્તુ જાણીતી છે તો એ આપણે કરવાનું. રવિવારની આપણી સભા, બીજી આપણી પૂજા, અહીંથી નીકળો કોઈ પૂજા વગરના ના હોવા જોઈએ, અને બધા તિલક ચાલલા સહિત કરો, મારું ના વાંચશો. હા પછી એમ ફફડાટ થશે એમાં, પણ એ તો પછી હવે જ કાઢવાનું આવ્યું ને તાર શિબિરમાં, શું તારને પછી નવું જાણવાનું શું છે? એમ બધું જાણો જ છો તમે, કશું નવું કહેવાનું નથી, બધું ચોપડીઓમાં લખેલું છે, પણ કંઈક કરવાનું છે. એટલે હવે તમારે ફફડાટ કાઢવાનો છે ને, તો જુઓ બધા અહીં ઘણાય છે બધા, તો એને પૂછો ગોષ્ઠીમાં, એ ગોષ્ઠી કરો કે તિલક ચાલો નથી કરતા, તો જે કરતા એને પૂછો તમે કેટલા વખતથી કરો છો, કે 10 વર્ષથી, તમને શું તકલીફ પડી? એ કાંઈ પડી નથી, તમને નહીં પડે. એ પછી ધ્યેય સિદ્ધ, નહીં તો ધ્યેયના પ્રવચન કર્યા જ કરો. પણ ધ્યેયમાં પણ આ જો અંદર શરમ છે ને, સાથી નથી કરતા, કોઈ મારી નાખતું નથી, કોઈ શૂટ કરતું નથી, અમુકને તકલીફ પડે છે, એ વાત સાચી. તમે આરબ દેશમાં કરો ને તો નોકરીમાંથી કાઢી મૂકે, એટલે એવું છે. પેલો પ્રકાશ નહીં મહેતા,
એ ત્યાં મિલિટરીમાં હતો અને જર્મની મોકલ્યો હતો કંઈક ત્યાં આગળ હતો, તે પહેલાં કે તિલક ચાલો નહીં કરવાનો કે હું કરીશ. તે પછી બધું તે પછી એ લોકોનું પછી ઇન્ટરનલ કોર્ટ હોય તો એમાં કેસ ચાલ્યો અને કેસમાં એ જીત્યો, પણ અમુકને નથી શક્ય એ હું જાણું છું. એવો કોઈ અપવાદ અમુક કદાચ હોય તો મને કહેજો, તો આપણે આગ્રહ નહીં રાખીએ. આરબ દેશમાં જાઓ તો નહીં થાય તમે, કારણ કે તમને દેશમાંથી કાઢી જ મૂકે. તોય ત્યાં લોકો કરે છે, સવાર પૂજામ તો કરી જ લે, એ બધું કરે, મૂર્તિઓ રાખવા ના દે, બધું જાત જાતનું. પેલા મનુભાઈ સિગીલવાળા છે અને એરપોર્ટ ઉપર ઉતર્યા ત્યાં આગળ અને બધું ફેંદ્યું, મૂર્તિઓ નીકળી કે દેશમાં એન્ટર નહીં થાય, કે નહીં વાંધો નહીં જવું, પાછો જઈશ, મૂર્તિઓ નહીં કાઢું, તમને નહીં આપું, તમારા દેશના કાયદા. સારું તો જાઓ, જવા દીધો એમ, આગ્રહ રાખવો પડે. આ બધું તો આપણે સ્વામિનારાયણના છીએ, પછી સ્વામી ભગવાનને પામવાનું જ, આટલું સુખ લેવાનું મફત મળે? તમારે જ લેવું હોય તો બધું સુખ તો ઘણી પ્રકારનું છે, સાયકલ લેવી હોય કેટલો ખર્ચો કરવાનો, થોડોક સામાન્ય, અને લિમોઝિન લેવી હોય તો એનું સુખ એ જુદું, એનો જતી હોય તો બધા જોયા કરે કોણ જાય છે, એનું સુખ હોય છે, બે હરખું બેસવાનું તો હરખું જ છે, બીજાને બેસો તો હોય, પણ લિમોઝિન જાય છે એટલે તો રાખે, બાકી શું નવું છે અંદર. પણ એના માટે ખર્ચો વધારે કરવો પડે ને, તો આ સુખ છે કે નહીં, પહેલી વાત એ. એ સુખ લેવું છે તો શરમ કાઢવી પડે. એટલે તિલક ચાલો કરવાનો જ, આગ્રહ રાખો જ, એને માટે ઘણા બધા રાખે છે બધા. એક એક એટલાન્ટામાં કોઈ મળ્યો હતો, એનો પેલો કહે કે તિલક ચાલો નહીં કરવાનો, તિલક ચાલો તો હું કરીશ, તો કે મારે ત્યાં નોકરી નહીં રહેવાનું, તો કે કંઈ વાંધો નહીં, એને માટે હું તિલક ચાલો નહીં છોડું. સભાનો એવો પ્રશ્ન આવ્યો, એક જણ સભામાં જ આવે એ ટાઈમે, એને હોય કે મને આ ટાઈમ રજા આપવાની, બીજા ટાઈમમાં હું તમારું બધું કામ કરીશ, પણ આ ટાઈમમાં તમારે જવાનું થશે, તો કે અમારે ના પોસે, તો કે મારે ના જોઈએ નોકરી. થોડી દ્રઢતા રાખવી પડે, બધાએ રાખ્યા. ગૌતમ બુદ્ધે રાજપાટ છોડ્યું છે ભાઈઓ, તો આપણે શરમ નહીં છોડવાની. હવે જો આ વિચાર કરવાનો ધ્યેય કે એમને એમ સિદ્ધ ના થાય, જેણે આવા ધ્યેય સિદ્ધ કર્યા છે એ લોકોને જુઓ. ગૌતમ બુદ્ધને શિબિર કરી હતી હર્ષદભાઈ, અને પરણેલા હતા અને યુવાન હતા, 25 વર્ષના હતા, એનો દીકરો હતો અને રાજ હતું, તો એને ધ્યેય સહી સમજાઈ ગયું કે ધ્યેય જુદું છે, આ ધ્યેય નહીં, રાજ એ ધ્યેય નથી. એને તો મળેલું જ હતું અને વધારી શકે એવી બુદ્ધિ હતી અને એવી શક્તિ હતી, પછી છોડીને જંગલમાં ગયા છે. તો આપણે ક્યાં તો આવું જાણવું પડે, આવા કેટલા છે. હવે એ તો ગૌતમ બુદ્ધની વાત તો જૂની થઈ ગઈ, ચલો એ ભાઈ ગૌતમ બુદ્ધે કર્યું છે, તમારી નજરે તમે લોકો નથી જોતા. તમારા અમેરિકાના કેટલા સાધુ થયા છે દિનેશભાઈ, ખબર છે? અમેરિકન કેનેડાના સિટીઝન હોય એવા કેટલા થયા છે બોલો? તો પછી આખા અમેરિકાના લગભગ અને કેનેડામાં જઈને 12 જણ છે, કદાચ 13 હશે, 13 તો સાધુ થઈને બેઠા છે. તો સિટીઝનશીપ ના છોડી, એટલે ભગવાન લુગડા પહેરી લીધા, આ બધા લહેર કરવાની અમેરિકામાં ગાડીઓ ફરવાનું અને આ બધું મૂકી અને બધા અહીંયા આગળ આવ્યા. તમે જુઓ છો તો એણે આટલું બધું મૂક્યું, તમારે નજરે હમે જુઓ છો તમે, તો એણે છોડ્યું તો તમારે છોડવું પડે કે નહીં? તો એ તિલક ચાલો કહે છે શરમ છોડવાની આવી, તો જે સિદ્ધ થાય પછી કંઈક તો મૂકવાનું આવે જ છે. તમારે કોઈક વસ્તુ મેળવવી હોય તો કંઈક મૂકવું પડે, એ નિયમ જ છે, સામાન્ય રૂલ છે. બજારમાં ગયા અને તમારે કે ભાઈ આઈસ્ક્રીમ ખાવો છે તો કે મૂકો, પછી એરપોર્ટ ઉપર ખાવો છે. અમારે પેલા હમણાં પેલા ફૂલ લાયા, પેલા કંઈક સગવડ કરીને પેલી એરલાઇનમાં, તો પેલા ફૂલ લાયા, બે ફૂલ, પેલા કે ભૂંગરી મૂકી નીચે પેલું હતું, મેં કહું કેટલા ડોલરનું, કે 12. પછી મેં કહું 12 કેટલા મળે, કે 2, પણ અહીં 12. પણ એ લાયા ત્યાં આગળ, કારણ કે પેલાને રાજી કરવો હતો. $10 ખબર છે કે બહાર બેમાં મળે, પણ ત્યાં ભૂલી ગયા હતા લાવવાનું, ત્યાં યાદ આવ્યું. તો જો પેલાને રાજી કરવો છે તો $10 વધારે ખર્ચ્યા. લ્યો કહેવાનું શું છે કે હાયરમાં જવું તો ભગવાનને રાજી કરવાના છે, આ સમજાવવું જોઈએ. ભગવાન સર્વોપરી છે, ભગવાનથી કોઈ મોટું નથી, લોકોએ કર્યું છે તો એ બધી વાત લખી છે ને વચનામૃતમાં. અને એ હવે આપણને લોકો ખાલી અત્યારે તો કેટલાક ભગવાનની વાત કરે છે કે ભગવાન છે તો પણ છોડીને આવે છે. બોલો તમે જુઓ, હજુ તેને કોઈ ખબર મળ્યું નથી તો પણ આવે છે. પેલા રોનાલ્ડ નિક્સન, એ બ્રિટિશ કોઈ એરફોર્સમાં પાયલોટ હતા, એને કંઈક થોડી દિવ્યતાની ઝાંખી થઈ એવી કંઈ એનો અનુભવ આવે છે. એને સમજાયું કે આ જીવન આપણે જે જીવીએ જ છીએ એના કરતાં કોઈક જુદું જીવન પણ છે, કોઈક જુદો ફોર્સ પણ છે, એવી કંઈક એને એમ ઝાંખી થઈ. એ લડાઈના એના મોરચામાં ત્યાં આગળ હતા, એમાંથી એણે નોકરી છોડી દીધી અને એણે જોયું કે આનું સંશોધન ક્યાં થાય એવું છે,
તો કે ભારત થયો તે ભારતમાં આવ્યા અને બધા હિન્દુસ્તાનમાં ફરતા, અને હિમાલયમાં એને કોઈ યોગી મળ્યા અને એણે દીક્ષા લીધી. ભગવું લુગડું મુંડન કરાયું, એનું નામ યોગી કૃષ્ણ પ્રેમ. આ હમણાં થઈ ગયા થોડા વર્ષો પહેલાં, હજુ 50-60 વર્ષ થયા છે એને ધામમાં ગઈ, 50 વર્ષ. એની પર આખું પુસ્તક બહાર પડ્યું છે. આ યુરોપિયનો બધા છોડે છે, આપણા બધા છોડે છે, અને તમારા બધા નજરે તમે બધાને આ બધાને જુઓ છો. તો આપણે છોડવાનું નથી, આવું તો છોડવાનું નથી કહેતા આપણે, પણ કંઈક તો છોડવાનું છે જ. તો બિનજરૂરી પ્રવૃત્તિ છોડો. તમારી મોટર ચલાવતા હોય ચલાવજો, નોકરી કરો છો કરજો, પણ બિનજરૂરી પ્રવૃત્તિ હોય તો છોડો અને આમાં જોડાઓ. એ તો કરવું જ પડે પછી, પણ તમે ટેલિવિઝન જોયા જ કરો. એક કાકા આપણા ભારતના એક મંદિરમાં રહે, એટલું સારું બીજા કે આ જીવન સેવક તરીકે રહેતા હતા. મંદિરમાં કંઈ પગાર લે ને, એને જરૂર પૂરતું રહે અને સેવા કરે, રસોઈનું બધું કરે. પણ એને છાપાની એટલી ટેવ પડી ગયેલી, કોણ જાણે છાપામાં બોલ વાસુદેવમાં પ્રવેશ કહે છે ને એમ છાપામાં પ્રવેશ થઈ ગયેલો. 5 કલાક છાપું વાંચે, હવે દેખાય નહીં તો આમ કરીને વાંચે, નવરા પડ્યા એટલે છાપું બધું વાંચી જાય. એટલે પણ તારે શું વાંધો, ટચુકડી જાહેરાતમાં હોય લગ્નની જાહેરાત, પણ તારે લગ્નની જાહેરાત વાંચીને કામ શું છે? પણ કે કોના લગ્ન ગોઠવાય છે શું છે, પણ તમારે કામ શું છે? કશું કામ છે? આપણે આખી આખી જિંદગી આમાં જાય છે. લ્યો તો પાછા વરવું પડે કે નહીં? તો એ જે સમજ્યો હોય તો પાછા વરાય, નહીં તો પાછા વરાય જ નહીં. તમે આમ આ કર્યા કરો, આ કર્યા, કેટલું બધું. આ તમારે અમેરિકાની વાત મેં સાંભળી હતી, આજ કેનેડીએ જાહેરાત કરી કે આ આ દિવસે આપણે ચંદ્રલોક પર પહોંચવાનું છે, અને બધાએ પ્રોજેક્ટ શરૂ કર્યો, તે બધી જાહેરાતો થઈ અને બધું એની ગોઠવણી થઈ, અને પછી બધું એનું પેલું બહાર પાડ્યું કે ભાઈ કોણ અરજી કરી શકે. તો પાછું એનું મોટું ફોર્મ ભરી દેવું, તૈયાર કર્યું, એ બધાએ ભર્યું, પછી બધા ઇન્ટરવ્યૂ લીધા, પછી કંઈક 100 જણને સિલેક્ટ કરે અને ટ્રેનિંગ આપે. પણ શું ટ્રેનિંગ આપે અંદર! એક વખતે એક પેલો ટ્રેનિંગ લેતો હતો, એને બોલાયો, એનો પેલો જે ટ્રેનિંગ આપનારો, એણે પ્રશ્ન પૂછ્યો કે તમે જ્યાં કેમ્પસમાં ઉતર્યા છો ત્યાંથી અહીંયા અત્યારે અહીં આવ્યા, એ દરમિયાન શું વિચાર કર્યો? એ કહો. એ એમ ક્યાંક બંધ પીઝાનો વિચાર આવ્યો તો ઘેર જા. એટલે પીઝાના વિચાર કરે તું? તને ખાવાનું નથી આપતા અમે, તારે ખાવાની સગવડ અમે કરીએ છીએ, નાવાની સગવડ કરી છે, તું પીઝાનો વિચાર કેમ કરે છે? એને છોડાવે છે. એ પ્રશ્ન પૂછતા એને ક્યાં જવાનું છે? ચંદ્રલોકમાં. ચંદ્રલોક કેટલો દૂર છે? 300,000 કિલોમીટર ક્યાં છે કે માઇલ હશે, 300,000 માઇલ. ચાલો ને જે હોય તે, આપણે 300,000 માઇલથી તો વધારે નથી. અને આપણે ક્યાં જવાનું છે? આપણે પેલી વાત બોલો, આપણે તો અક્ષરધામ કેટલું દૂર છે? ગુણા 300 ની વાતો છે ને, લાખમણ લોઢાનો ઘોરો, કેટલા કિલોમીટર થયા? તો જો આ ભૂલી જઈએ છે ને આપણે, તો આપણું ડિસિપ્લિન એવું હોવું જોઈએ કે નહીં? તો આ શીખવાનું હોય તો જ્યાં છીએ ત્યાં આગળ આ આપણે શીખવાનું. તો બિનજરૂરી વાત બંધ કરો. આ તો આપણે બેઠા, એ ફલાણા આમ છે અને આ કેસી આમ છે, અમને ક્યાં આવડતું નથી, અને આ સુબોધબેન ભાન પડતું નથી, અને આ ડૉક્ટર નરેન્દ્ર આવા છે. આ મંદિરમાં આપણે આ કરીએ છીએ, શિબિરમાં આપણે ધોવાઈ જાય. તમારે કંઈ પ્રોબ્લેમ હોય, ભેગા હોય એટલે પ્રોબ્લેમ થાય, ના થાય એવું નથી. ઘરમાંય થાય અને અહીંયા થાય, કોઈની આગળ ચર્ચા ના કરાય. એ તમારે ડિસિપ્લિન જાળવવું જ પડે. તમે એકલો ચાંદલો કરો એ ના ચાલે, સભામાં આવો એટલું ના ચાલે, તમે કે કહું માંસ નથી ખાતો એટલું ના ચાલે, એ પૂરતું નથી. આ ડિસિપ્લિન છે, આધ્યાત્મિક ડિસિપ્લિન છે. આ એ કેટલું મહત્ત્વનું છે તો બીજા પ્રવચનમાં આગળ વાત આવશે. તો આ ભૂલી જઈએ છીએ આપણે, શું નથી કરવાનું એ બી જાણવું પડે ને. અમુક વસ્તુ કરવાની છે અને અમુક નથી કરવાની, તો આપણને ખ્યાલ છે નથી એવું નહીં, પણ આગળનું છે. તો નથી કરવામાં ભૂલ થાય છે. તમે માંસ નથી ખાતા, અહીં કોઈ માંસ નથી ખાતું, અહીં કોઈ દારૂ પીતું નથી, અહીં કોઈ બીડી પીતું નથી, બસ પૂરું થઈ ગયું. પૂજા કરે છે, રવિવારની સભા આવે છે, પણ આ બધું છે. તો એ ખ્યાલ, આ મોટી ભૂલ આ થાય છે. તો એ પાછો ખ્યાલ રાખવો પડે આપણે. એટલે એક ભગવાનને પામવાનું છે તો એની અંદર કેટલું બધું કરવાનું છે. તો એમાં પહેલી વાત આપણે કહી કે આપણી રવિવારની સભા, કારણ કે એમાંથી આ બધું સમજાવવાનું છે. એમાં ના આવતા તો સમજાય જ નહીં આપણને. તો એમાંથી આ સમજાશે, એની આ દ્રઢતા થશે. સભામાં આવ્યા હો તો યાદ રાખો, બધું કંઈ પ્રવચનમાં સમજાય છે એવું નથી. અહીંયા આગળ આવે ને જુએ તો ખબર પડે. આ ધીરુભાઈની મેં વાત તમને કરી કે મને કાલે જ મળ્યા, મને સમાચાર મળી ગયા હતા. 5 મહિના ટાઈમ કાઢીને જીયા આ કેસી. આ ન્યૂઝીલેન્ડમાં મંદિર થયું, ઓસ્ટ્રેલિયામાં બે થયા. કેટલી વાર જીયા અમેરિકા કેનેડા પૂછ્યા?
અરે ન્યૂઝીલેન્ડને કેટલી વાર જઈ આવ્યા, હું તમારા સમાજ કે કેસી આવ્યા હતા, વચમાં પહેલાંનું મને કાગર આવ્યો કે ડૉક્ટર કેસી આવ્યા છે, બધું ત્યાં પહોંચી ગયા. તો સમય કાઢીને જાય છે ને. કહેવાની વાત શું છે કે જો આવો સમય બધા આ કાઢે છે તો એ જાણવાનું, આપણે આ બધું જાણીએ તો એમાંથી આપણને પ્રેરણા મળે. હવે સભામાં આવ્યા હો તો જો ઘણીવાર પ્રવચન થાય, પણ ઘણીવાર આવું બધું સમાગમમાં આવે તો એમાં ખબર પડે એમ કે આ શું કરે છે, આ શું કરે છે. એ સભામાં એ લાભ છે. જો આ વચનામૃત તો ઘેરે છે, એક જણાએ પૂછ્યું હતું, સ્વામીને પૂછ્યું હતું કે વચનામૃતમાં અમે ગયા ઘણી સભામાં જઈએ છીએ તો ત્યાં આગળ કશું થતું નથી, ધૂન થાય છે, એ અમને આવડે છે. અને હવે તો કેસેટો થઈ ગઈ છે એટલે આવડવા ના આવડે તો ચાલે, ઢોલકા બોલકા બધું અંદર વાગે કેસેટમાં. હવે ઢોલકાની બી જરૂરિયાત નથી, કારણ કે ઢોલકા હાથે વાગે છે, એટલે શું કરવું. એટલે ધૂન ધૂન અંદર છે, એ પ્રાર્થના અંદર છે, સાંભળીએ છીએ તો સભામાં શું કરવા જવું. પણ સભામાં હરિભક્તો મળવાના છે, ઘેર તમારે મળવાના. ટેપ રેકોર્ડિંગ કોઈ એવું રેકોર્ડિંગ શોધાયું છે કે દિનેશભાઈ લાઈન ત્યાં મૂકે, મૂર્તિમાન દિનેશભાઈનો ફોટો મૂકે પણ દિનેશભાઈ મૂર્તિમાન મૂકશે તો એ છે અહીંયા આગળ, એટલે અગત્યનું છે. તો ભલે કદાચ બીજું કશું ના થતું હોય કે વતનામૃત તો પત્રિકા વાંચતા મને આવડે છે અને પત્રિકા મારે ઘેર આવે છે, અહીંયા વંચાય ભાઈ, અહીં વંચાય છે, પણ એ વાંચવાવાળો જે દેખાય છે એ નહીં મળે ઘેર. એક જ વાત કરીને પૂરું કરીએ. એક ઘરની અંદર એક માતા પિતા હતા, એને બરાબર ખબર હતી કે બાળકોનું મારે ધ્યાન રાખવું જોઈએ અને મારે બાળકોને રોજ વાત કરવી જોઈએ. આ મોમેન્ટમાં મેં ગયા હતા, પેલો ભૂપેશ છે ને એને ઘર મેં વાત સાંભળી કે એના ઘરની અંદર એના પેરેન્ટ્સ કે એના પેલા દાદા કોઈ છે, એના છોકરાઓને રોજ વાત કરે છે, રોજ વાત કરે છે. તો આવી ઉગણ વાત સમજાઈ હતી, ઘણાને સમજાઈ છે, એના છોકરાઓને રોજ વાત, અને તો જ છોકરાઓ ઊંઘે, નહીં તેને ઊંઘ જ ના આવે. તો પછી એકવાર એને બહાર જવાનું હતું, હવે એણે વિચાર કર્યો કે વાત તો મારે કહેવાની છે એને, તો શું કરવું. પછી એણે જોયું કે વાત તો કરવી જોઈએ, એટલે વાત એણે બોલ્યો અને ટેપ રેકોર્ડિંગ કરી લીધું. અને પછી છોકરાને કહ્યું કે આ ટાઈમ થાય આપણે વાત કરવાનો, અમારે જે રોજનો હોય છે એ ટાઈમે તારા સ્વિચ ઓન કરી દેવી એટલે તને સંભળાશે, એટલે કે બરાબર. એને ટેપ રેકોર્ડિંગ તો આવડતું હતું. પછી મા બાપને તો બહાર જવાનું હતું એટલે ગયા. પછી ઘેર આવ્યા ત્યાં પૂછ્યું કે પેલી વાત સાંભળી તો, કે આ સાંભળી, કે મજા આવી, કે મજા તો આવી પણ બરાબર ના આવી. કે કેમ બરાબર ના આવી, કે રોજ ખોરામાં બેસવાનું મળતું હતું એ આજે ના મળ્યું. જો નાનો બાળક સમજ્યા, ટેપ રેકોર્ડિંગ એ મા બાપનો ખોરો બનશે, કોઈ ધડો ના બને. તો આ બધું જેટલું બધું થયું છે ને, પણ એ બધું કોઈ વ્યક્તિ બનતું નથી તો એ આ સમાગમમાં એ થાય છે. એટલે આ સભાનો આગ્રહ રાખ્યો છે, એમાં પરિવર્તન થાય છે. તો આ તો ઘણી બધી આવી વાતો છે, એટલે આપણું ધ્યેય આ સિદ્ધ કરવાનું છે. તો એમાં પાયાની વાત તો ઘણી બધી છે, પણ એમાં એક વાત આ બરાબર આપણે ખ્યાલ રાખવાની, આપણી પૂજા. આ વખત અમે આવ્યા જ છીએ અહીં આગળ, તમે જેટલા છો અને તમારા યોગમાં જે બધા હોય, સંતોને પહેલાં જ કહેલું હતું, એક પણ આપણો હરિભક્ત એવો ન હોવો જોઈએ જે પૂજા ના કરતો હોય. અને પૂજા કરતો હોય તિલક ચાલો ના કરતો હોય તો તિલક ચાલો કરીને બહાર નીકળવો જોઈએ, તો આ શિબિર નહીં તો આવવાનો કોઈ અર્થ નહીં. આ પહેલું આ રાખવાનું. બીજી વાત, એક પણ હરિભક્ત એવો ના હોય કે અઠવાડિક સભામાં ના જતો હોય, પણ આપણે જાણીએ છીએ અમેરિકાની પરિસ્થિતિ, બધાને અઠવાડિયે અનુકૂળ નથી, ઘણા બહુ દૂર રહે છે અને કોઈ એવું સેન્ટર નથી ને, સેન્ટર હોય તો 200 કિલોમીટર તો કંઈ આવવાનું વારંવાર, તો મહિને કરતા હોય તો મહિને કરે અને પછી પોતાના ઘરમાં અઠવાડિયે કરે, પણ આવું કંઈ કરે નહીં તો આ બધું અમે આયા કરીને, સ્વામી આયા કરીને આ બધું કરે એનો કોઈ અર્થ ના રહે અને પેલું ધ્યેય કોદાળો સિદ્ધ થાય જ નહીં. તો થોડુંક તો આપણે કરવાનું છે, તમે કર્યું છે, નથી કર્યું એવું નહીં, અને થોડુંક કર્યું છે અને પરિણામે કેટલું થયું જુઓ ને. એક વચન પકડ્યું, એક રવિવારની સભાનું વચન પકડ્યું, કેટલું ડેવલપમેન્ટ થઈ ગયું. આ હમણાં પેરી જયા આ પેલો ઘનશ્યામ છે ત્યાં આગળ, અને એણે પકડ્યું ત્યાં આગળ અને સભા થઈ અને જાગૃતિ મંદિર કરવાનો વિચાર આવ્યો. અને એક પેલા મળી ગયા મહેશભાઈ ને, મહેશભાઈ મળી ગયા, એને ભાવના થઈ, કેટલા એકર જમીન, 10 એકર આપીને કે 5 એકર, 11 એકર. લ એમને કહ્યું, સ્વામિનારાયણ નામ પહેલી વાર સાંભળ્યું, એને આવી પ્રેરણા થઈ. તો આ બહારનાય કામ થાય છે, બધા કામ એમાંથી થવાના જ. આ યોગીજી મહારાજનું આ વચન છે તો કે વચન સામાન્ય ન હોય, એ લાગે છે નાનું, પણ નાનું ન હોય, વડનું બી નાનું હોય પણ એ નાનું નથી. તો આ ધ્યેય સિદ્ધ કરવા માટે આપણા ઘણા બધા ધ્યેય છે, મુખ્ય ધ્યેય આ છે, અત્યારે આ મંદિર છે. તમે બધા સભામાં આવતા હશે તો બીજા સભામાં આવશે, સભા આવશે તો મહિમા સાંભળશે, તો એને સેવા કરવાની પ્રેરણા થશે, બધું થશે, એ પાછો કોકની સેવા લઈ આવશે. તમે બધા સેવા તો કરો જ છો, તમારે સેવા કરવાની એટલું નહીં કનુભાઈ, તમે સેવા કરો જ છો, તમારે કરાવવાની. તમે હોશિયાર છો, આટલા વર્ષોથી રહો છો અહીં, કોણ સેવા કરે એવા છે, તમે રોજવાનું મંદિરનો પ્રોજેક્ટ એટલે આ ધ્યેય અક્ષરધામ છે,
ધ્યેય ભગવાન છે, પણ એ ભગવાનનું ધ્યેય સિદ્ધ કરવા માટે આ મંદિર છે. તમે જે ટાર્ગેટ માંડ્યો છે ને એ મંદિર એ સમયમાં પૂરું થવું જોઈએ. બધાને રોજ વિચાર આવવો જોઈએ કે મારે મંદિર બાંધવાનું છે. આ મંદિર બાંધો એટલે તમારું મંદિર બનશે. તો તમે કહો સભામાં જાઉં છું, મારું ડોનેશન મેં આપી દીધું, તમારું ડોનેશન એકલું ના ચાલે. અહીં અમારા આયા છે આપણા એન્જિનિયર, આપણે હું ભૂલી ગયો ચીફ એન્જિનિયર, હે રમેશભાઈ ઊભા થાવ, બધા ઓળખતા ઓળખે. આ ચીફ એન્જિનિયર ઇલેક્ટ્રિસિટી બોર્ડ GEB રિટાયર, હમણાં ઉકાઈ અને ઘેર જમી આવ્યા. અરે ઉકાઈ ના, અને એનો દીકરો અહીં રહે છે. હવે અહીંયા ઘરે આવ્યા છે, 6 મહિના રહેવાના છે. 6 મહિના અહીંયા આગોથી કાઢો. તમારે બીજું શું કરવાનું છે? કંઈ જવાબદારી છે અહીંયા? તમારે જેટલા સગા હોય મિત્રો એ બધાને કહી દો, અમારો પ્રોગ્રામ જાણી લો, અને ત્યાં કંઈ કોને આ વિસ્તારના જેટલા હોય ને એનો સંપર્ક કરો અને અહીં ડોનેશન કરે એવું છે. જુઓ એ તમારું ધ્યેય થશે. નહીં તમે કહો હું તો અમેરિકાનો ક્યાં છું, મારે લેવા દેવા જ નથી, હું તો છોકરાને મળવા આવ્યો છું. એટલે મળવા નથી આવ્યા, અક્ષરધામમાં જવાનું છે, ભગવાનને પામવાનું છે. બધા રીતે મંડો તો જ કામ થાય ને. તમે કહો હું તો ફરવા આવ્યો છું, ફરવાનું બધું બરાબર છે, આ જ કરવાનું છે બધાએ, તો ધ્યેય સિદ્ધ થશે. કારણ કે એ ભગવાનનું કામ છે, અને જેટલું સારું કરીશું જેટલું ઝડપી કરીશું તો એ રાજી થશે. એ રાજી થઈ અને રાજીપાથી દેશ સિદ્ધ થવાનું છે. પણ આ કામ છે. પાછું અત્યારે તમારા હ્યુસ્ટનવાસીઓ અને આ બધો ઝોન તમારો કયો કહેવાય, એના બધા હરિભક્તોનું એક ધ્યેય, આ જીવનનું ધ્યેય ભગવાન. પણ એ ધ્યેય સિદ્ધ કરવા માટે આ મંદિર રોજ બધાને મંદિર દેખાવું જોઈએ, આનો ફોટો પાડીને બધાને આપો, પૂજામાં રાખે, અને પછી સવારે બોલે કે મારે મંદિર બાંધવું છે. નીલકંઠભાઈ બાંધે એવું નહીં, જ્ઞાન પુરુષ સ્વામી બધે મારે બાંધવું છે. તમને એવો વિચાર, એ ધ્યેય તમે આ બાંધવા માંડશો ઓટોમેટિક તમારા બીજા વિચારો છે, તમને ટેલિવિઝનના વિચાર નહીં આવે. તો ટેલિવિઝન ઉડી ગયું, બિનજરૂરી બિન ટેલિવિઝન બિનજરૂર ઉડી જશે ઓટોમેટિક. કારણ કે તમારી સામે પ્રોજેક્ટ છે, એક જ જણનો પ્રોજેક્ટ છે, બધાનો પ્રોજેક્ટ છે કે નહીં, બાળકોનો એ પ્રોજેક્ટ છે, તો આપણો આ પ્રોજેક્ટ છે. બધાને વિચાર આવવો જોઈએ. આમાં શું 4-5 જણા વિચાર કરતા જ, ભલે નિર્ણયો બધા બધા ના લઈ શકે એ આપણે જાણીએ છીએ, પણ બધા મંડે તો ખરા ને જે સોંપ્યું છે, અને છેવટે પ્રાર્થના તો કરે કે નહીં, બધા આ કરવાનું છે. આપણે ત્યાં પદ્ધતિ જ આખી આ છે. નાના મોટા બધા બાલ મંડળને આ કહેવાનું, કિશોર મંડળને કહેવાનું, થોડુંક બોલતો શીખ્યો હોય ને એને કહેવાનું કે મારે મંદિર બાંધવું છે. કારણ કે તારું મંદિર બનવાનું છે, અમે તો બધા ચાલ્યા જવાના છીએ થોડા વખતમાં, ક્યાંય ખબર નહીં પડે, પણ પહેલાં છોકરા સંભાળવાના જ. એટલે આ પાછું મંદિરને ધ્યેય બનાવજો. એટલે જીવનનું ધ્યેય ભગવાન છે, એને માટેનું ધ્યેય આ મંદિર છે. અત્યારે આ ઝોનના બધા આને અંદર પ્રોજેક્ટ બનાવી અને આપણે બધા કાર્ય કરીએ અને શિબિરમાંથી આ સંદેશ લઈને જઈએ અને એ રીતે બધા પ્રવૃત્તિ કરવાનું, બધાને વિશેષ બળ મળે એ પ્રાર્થના.

श्री स्वामीनारायण भगवान की जय, अक्षर पुरुषोत्तम महाराज की जय, गुणातीतान स्वामी महाराज की जय, भगत जी महाराज की जय, शास्त्री जी महाराज की जय, योग जी महाराज की जय, प्रमुख स्वामी महाराज की जय, प्रमुख साई महाराज शताब्दी महोत्सव की जय, रचनाबुद्धि शताब्दी महोत्सव की जय। पूर्ण पुरुषोत्तम नारायण परब्रह्म जनो पूज्य भद्रेश स्वामी महिमा कहो, बीजा संतोए पण महिमा कहो, दे एक दर्शन थायवा नथी। કોઈ કાળે ગમે એ આપણા આનંદપુરી બ્રહ્માંડના જીવો બધા આરાધના કરે, મહારાજ પધારો પધારો, પણ મહારાજ આવે એવા નથી। એ મહારાજ સ્વયં પોતે આવ્યા, અને તો જ આપણે આ મેળ ખાધો, નહીં તો કોઈ કાળે મેળ ખાવા નહોતો। ચકરાવો જન્મનો ચાલુ જ રહેત, પણ મહારાજે સ્વયં દયા કરી આ બ્રહ્માંડમાં પધાર્યા, અને પોતે મનુષ્યતન ધારણ કર્યું, અને એમની લીલા વિસ્તારી, અને ત્યારે આપણને સુખ આવ્યું। એટલે ટૂંકમાં કહેવાનું શું કે આ મહારાજના દર્શન થાય એવા જ હતા, એ મહારાજે પોતે જ કૃપા કરી ત્યારે આપણે આ મેળ ખાધો। હવે આપણને કરવાનું શું? ભક્તિ, એમની ભક્તિ કરવાની। જો આપણે બધા આપણે હમણાં બધું કહેવાયું છે કે ભક્તિ કરીને મહારાજ તોલાય એમ છે, બીજું કોઈ એમને બીજું કાંઈ ખપે નહીં। અને આપણે બધા હમણાં હરિભક્તોની ગાથા ગવાઈ, બીજા બધા જો હમણાં આ પોટલું તો આવ્યું છે, એટલે સમર્પણની તો ભાવના અતૂટ છે, અને હરિભક્તો જ, અને એ જ તમે કરી શકો, એ બીજું કાંઈ કરી શકાય એમ નથી। મહારાજની ભક્તિ કરીને, અને જો ભગતજી મહારાજ પણ કેવા પરમ એકાંતિક ભક્ત થઈ, એમને ગુણાતીતાન સ્વામીને સેવ્યા, સ્વામીની જીભ વરી એમ ભગતજીને દેહ વર્યો, એને પરમ એકાંતિક ભાવને પામી ગયા। અને જો ભગતજીએ જે ગારો સહન કરી છે, અપમાન સહન કર્યા છે, તિરસ્કાર સહન કર્યા છે, એ કોઈ કરી શકે નહીં, અને ભવિષ્યમાં થશે નહીં। એ મહારાજે આ ભગતજીની વાત કરી, ભગતજી મહારાજની ઓળખાણ આપવામાં આવી। એક હરિભક્ત કહું કે ભગતજીને ઓળખવા કેમ, તો કે તમે જાઓ અને જે ગમે એવો ગારો અપમાન તિરસ્કાર થાય તો સ્થિર એ ભગતજી, કેમ કે આમ સ્થૂળ દેહ કહીને ભગતજીની ઓળખાણ હતી નહીં, પણ એમને ગયા ભગતજી મહારાજની ઓળખાણ માટે, તો ખરેખર ગોમતીના કાંઠે ગોમતી તળાવને આગળ ભગતજીને અપમાન થયું, એટલું બધું અપમાન થયું। અને તો એ ભગતજી તો કહ્યું કે હવે મહાપુરુષ કંઈ બીજું કહેવાનું છે, આટલું બધું થયું, તો એ હરિભક્તને નિશ્ચય થઈ ગયો કે આ જ ભગતજી છે। એવા ભગતજી મહારાજ આપણા ગુરુ પરંપરામાં આપણે આવ્યા, લાગ્યું શાસ્ત્રીમાં પણ કેટલા કેવા
એ ગુરુ ભક્તિનો પ્રતીક છે. એ ગુરુ ભક્તિ બીજા કોઈ કરે નહીં શકે. અને યોગીઓ પણ ગુરુ ભક્તિ શાસ્ત્રીમાનું નામ લેતા થાકે નહીં એવા યોગીઓ પણ. અને પ્રમુખ સ્વામી મહારાજે તો કાર્ય કરી બતાવ્યું છે, ખાલી વાતો નથી કરી. આ સમર્પણની ભાવના જે ખરેખર સમર્પણ તો પ્રમુખ સ્વામી મહારાજનું છે. તે એમને આખો દેહ કૃષ્ણાર્પણ કરી નાખે, પોતાનો દેહ સામું જોયું જ નથી. અને એ બધું એ એવો મહિમા છે. તો આપણે આ ગુરુ પરંપરાની વાત થઈ એટલે આપણે તો સમર્પણ સમર્પણ સમર્પણ જ છે બધે, જે જ્યાં જોતા. તો આપે બધા પણ સમર્પણ કર્યું છે, હવે એ દેખાય. એ ખાલી વાતોમાં ના હોય, સમર્પણ દેખાય. અને જે બધા સમર્પણ થયા છે એ ભક્તોની ગાથા ગવાઈ છે. ભલે બીજા કોઈ નોંધ ના કરે પણ શ્રીજી મહારાજ તો નોંધ કરે છે. મહારાજની દ્રષ્ટિમાં કાંઈ બહાર જાય નહીં. એટલે આપણે પણ અહીંયા જે આવ્યા છે હરિભક્તો બધા, કોઈને કંઈ સેવા લખાઈ હોય ના લખાઈ હોય બીજી, પણ શ્રીજી મહારાજના ચરણમાં તો એ પહોંચી ગઈ છે સેવા. એટલે આપણે બળમાં રહેવું અને ખૂબ બળમાં રહેવું. અને આપણે બધા જે સત્સંગ સમાજ છે એમાં ભરી જવું, એમાં આનંદ કરવું. બીજો કોઈ વિચાર કરવાનો નથી. આપણે મળ્યું ના મળ્યું તોય આનંદ. બધે કે શ્રીજી મહારાજ જુએ છે એટલે તમારું સમર્પણને માન અપમાન જે કંઈ તમે સહન કર્યું છે એ શ્રીજી મહારાજની નજર બહાર નથી. તો આપણે એમ એમ આનંદમાં રહેવું. અને આપણે આ ભજન ભક્તિ કરવું, હરિભક્તોની ભીડમાં આપણે આપણે જઈએ. અને એવી રીતે આપણે હરિભક્તો બધા બધા હરિભક્તો બધા હરિ બધા સમર્પણ છે. કોઈને નથી, ઓછું વધતું હશે પણ છે સમર્પણ. એટલે અને એ મહારાજ જે કોઈ સમર્પિત ના કર્યો હોય, વાયદા કર્યા હોય, બધું કર્યું હોય, એવા બધા હોય તો એને આપણે ના જોતા આપણે આપણું કરવું. આપણે તમને જો ભગતજી મહારાજ ગુણાત્યાન સ્વામી કહું એમ જીભ ભરી સ્વામીની અને દેહ ભર્યું, તો એ રીતે આપણે રાખવું. કોઈને કોઈ આપણે જોવું નહીં, પણ ગુણગાન બીજા જે કર્યું હોય એ આપણે ગ્રહણ કરવું. એટલે આવી રીતે જે આ બધી વાત થઈ. અને વચનામતની તો વચનામતની તો વાત જ થાય એમ નથી. પૂજ્ય ભદ્રેશ સ્વામી ઘણી બધી વાતો કરી અને બીજા સંતોએ પણ વાતો કરી. એટલે એ આપણે તો લીલા લહેર છે, કાંઈ ના હોય, આપણે પગમાં જોડાય ના હોય, કાંઈ ના હોય, પણ તો એ ભગવાન મળ્યા છે એનો આનંદ પાર નથી. ભગવાન મળ્યા છે, બીજું બધું આવી ગયું. જે આપણે કરવું હતું ભગવાનને પામ્યા હતા એ ભગવાન મળ્યા, એટલે બીજું કાંઈ આપણે જોઈએ નહીં. એવી રીતે રાખવું. સહજાનંદ સ્વામી મહારાજની વાસના દોષ સ્વભાવ આપણે બધાને નડતા હોય છે, કોને નથી નડતા? બધાને
સેટ એકાંતિક સંત હોય એ વિના બધાને નડે. ગોંડલ માછરી એરીએ હટીસિંહ રાજાને વાત કરતા કહ્યું, ગોંડલ આપણા બધા ગયા હશો અને ત્યાંના રાજા હતા મહારાજના વખતમાં, તે વખતે મહારાજે વાત કરી. ગોંડલમાં શ્રીહરિએ હટીસિંહ રાજાને વાત કરતા કહ્યું, માણસનો ક્રોધ પણ 3 પ્રકારનો છે. ક્રોધમાં વિભાગ પડ્યો, 3 પ્રકારનો ક્રોધ છે. એટલા 3 પ્રકાર આપણે તો કોઈ દિવસ વિચારે ના આવે. 3 પ્રકારનો ક્રોધમાં જ બધું બાષ્પીભવન થઈ જાય, એને વિચાર જ ના આવે. માણસનો ક્રોધ 3 પ્રકારનો છે, જેથી મનુષ્યો 3 પ્રકારના કહેવાય છે. ઉત્તમ મનુષ્યનો ક્રોધ જળમાં લીટો કર્યો હોય તેઓ ક્ષણ સ્થળ સ્થાયી છે. એટલે પાણીમાં લીટો કર્યો હોય એ પછી ભેગું જ થઈ જાય. પાણીમાં લીટો કર્યો હોય ભેગો થઈ જાય. તો જે ઉત્તમ હોય ક્રોધ એ આવી રીતનો હોય. ઉત્તમ મનુષ્યનો ક્રોધ જળમાં લીટો કર્યો હોય તેઓ ક્ષણસ્થાયી છે. મધ્યમ પ્રકારનો ક્રોધ રેતીમાં લીટો જેવો છે. મધ્યમ પ્રકાર એને જરા થાબડવું પડે, એમને ભેગું ના થાય, એને જરા જરા થાબડવું પડે. અને કનિષ્ઠ પ્રકારનો ક્રોધ પથ્થરના લીટામાં જેવો છે કે જે પ્રાણ જાય તો પણ મટે નહીં. એવા આ 3 પ્રકારના ક્રોધી છે. તે ઉત્તમ પ્રકારનો ક્રોધી હોય તે જળમાં લીટો કર્યો હોય, જળમાં લીટો કર્યો હોય તો પાછો ભેગો થઈ જાય. અને મધ્યમ રેતીમાં લીટો કર્યો હોય તો થોડો થાબડવા પડે તો હરખું થઈ જાય. અને અને કનિષ્ઠ પ્રકારનો ક્રોધ પથ્થરના લીટા જેવો છે. પથ્થરમાં બધું ઘસવું પડે ત્યારે હરખું થાય, નહીં તો એ તો કાળ 2 વર્ષો સુધી રહે. અને કનિષ્ઠ પ્રકારનો ક્રોધ પથ્થરના લીટા જેવો છે કે જે પ્રાણ જાય તો પણ મટે નહીં. એવા 3 પ્રકાર. તો આપણા કયા પ્રકારમાં રહેવું? એક પ્રકારમાં નહીં. ક્રોધ તો મારા એક ભાવર સર્પ જેવો છે. જો આપણે બધા બેઠા છીએ અને જરા કોઈ ક્રોધ કરે બધાને ત્રાસ થાય, બધાને. આ શું છે એ બધી? અને એવી રીતે મહારાજે વાત કરી કે આ સભા ભરાઈને બેઠી છે પણ એક સાપ નીકળે ખાલી, કોઈને કરડે નહીં, આડો જ જાય તો બધાને ત્રાસ થાય, ભાગમ ભાગ થાય. તો ક્રોધ એવો છે, એ ક્રોધ ઈચ્છવા જેવું નથી, કાઢવા જ જેવું, કાઢવા જેવું. તો આપણે સત્સંગીનું લક્ષણ આ છે. આ ક્રોધ એને ધ્યાન તો હોય કે આ મારો શત્રુ છે. શત્રુ જાણે પછી નીકળે. શત્રુ જાણે નહીં ત્યાં સુધી ક્રોધ
હટે જ નહીં. માનવી વાસી યરી કે મોરૂપી સમુદ્રમાં જગત આખું ડૂબ્યું છે. મોરૂપી સમુદ્રમાં જગત આખું ડૂબ્યું છે. મો એવું છે ને, તમે જાણતા હોય તો એ મો એવો છે. એ ગમ્યો ડાયો હોય, ભલભલો હોય, જ્ઞાની હોય, પણ તો એ આ મો એવું છે, એમાં લપસી જાય અને એને ખબર ના પડે, એને આનંદ થાય આમાં કરે. પણ એટલે મારે કે મોરૂપી સમુદ્રમાં આખું જગત ડૂબ્યું છે. સંત મળે છે ત્યારે બાય ગ્રહીને જીવને બહાર કાઢે છે અને તેનો ઉદ્ધાર કરે છે. સંત મળે, સાચા સંત મળે તો આપણને શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સાહેબ મહારાજ, ભગતજી મહારાજ, ગુણાતાન સ્વામી આ સંત મળ્યા છે એટલે આપણને તો બહાર કાઢીને રૂપી માયામાંથી બહાર કાઢીને આપણો ઉદ્ધાર કરશે કરશે કરશે ને કરશે. શ્રી હરિએ તેરાપુરના જનો પ્રત્યે વાત કરતા કે વિષય વાસનાને કારણે લક 84માં જીવ અનંત વાર જન્મ્યો છે અને નરકના દુઃખ ભોગ્યા છે. હવે જરાક તે વાસના હોય ને તો જન્મ લેવો પડે, જરાક વાસના તો જન્મ લેવો પડે. એટલે આપણે સત્સંગીએ તો અંત સમયે એટલે અખંડ ભજન કરવું. ભજન એટલે મહારાજ સ્વામી સામા છે, સાચા છે, એ રીતે રહીને આપણે બધી ક્રિયા કરીએ તો વાંધો ના એ ઉગારી લે આપણને. આ દેહ પોતાનું મનાઈ ગયું છે, એટલું બધું મનાઈ ગયું, એટલું બધું મનાઈ ગયું એમાં છૂટા પડતા નથી. તો સંત પાસે જાય તો આ દેહ ને આત્મા નોખા પાડી દે અને પછી તમે અનંત સુખના ભોગતા થઈ જાઓ. પણ સમાગમ કરવો પડે. શ્રીહરિએ અંજાર ગામના હરિજનોને કહ્યું, જે વાત કરવા માટે લોક શાસ્ત્રમાં નિષેધ કરેલો છે તે વાત જે કરે છે ત્યાં લોક અને પરલોકમાં દુઃખી થાય છે, છતાં કરે છે, તેનું નામ મોહ છે. મોહનું જે વાત કરવાની છે નથી કરતો અને નથી વાત કરવાની કરે છે એ મહારાજ મોહ કહ્યો. દરેક પ્રકારની મદિરાથી મોહ મદિરા ભારે ઉત્તમ કરનારી છે, ઉન્મત કરનારી છે. હા, દારૂ પીએ, આ પીએ, એ તો ક્ષણિક કલાકમાં ઉતરી જાય. દારૂ પીધો અને ઓલી ઔષધિ ખાધી તરત જ ઉતરી જાય. પણ મોરૂપી મંદિરા એ તો વરગેલી છે, અનાધિકાળથી એ છૂટે નથી. મો મદિરાથી મનુષ્ય અંધ થાય છે, કાંઈ સૂજે જ નહીં અને કંઈ ગતાગમ પડે નહીં. ભાવે મનસ્વી મોટા મન મનના ચાલે મન મનને મનમાં નક્કી કર્યું હોય એ પ્રમાણે કરે રાખે તો મન તો દુઃખ છે, દુઃખદાયી છે અને તમને ખાડામાં નાખે. મનને મતે ચાલે એ નારકી થાય અને ભગવાનને સંત કે એમ કરે તો સુખી થાય છે.
મદિરાથી મનુષ્ય અંધ થાય છે અને જેમાં તે ખોટી રીતે સુખ માની બેઠો છે, જે સુખ છે જ નહીં એમ સુખ માની બેઠો છે. તેમાં કોઈ દુઃખ દેખાડે તો તેને શત્રુ માને છે, અને કોઈ આ પંચ વિષયમાં આપણે રાચી છે અને એમાં કોઈ દુઃખ દેખાડે તો એને શત્રુ લાગે, એવું છે. એટલે મૂળ શું છે મહારાજને કહેવાનું કે પંચ વિષયમાંથી રાગ તોડીને ભગવાનમાં જોડાવ, એટલું છે. વડતાલમાં શ્રી હરિ કહ્યું, સમર્થ થઈને લોભ કરે તે મળ સમાન છે. સમર્થ થઈને લોભ કરે તે મળ સમાન છે. ભગવાનને મારે લોભ રાખે ભગવાન માર્ગે, એટલે અહીં ધર્માનો કરવો હોય ત્યાં એમાં લોભ લાગે. સમર્થ થઈને લોભ કરે તે મળ સમાન છે. ભગવાનને માર્ગે લોભ રાખે અને સુમાર્ગે પણ ધન વાપરે નહીં એ અમને ગમે નહીં, રૂચે નહીં. અહીંયા તો શુદ્ધિ ખાય, અહીંયા ધન વાપરે ભગવાન માટે સત્સંગ માટે, અહીં તો ધનની શુદ્ધિ થાય. ધન તો બધું ગમે ત્યાંથી આવેલું હોય, બધું બધું ખરડાયેલું ખોટું બધું હોય, પણ ધર્માદો કરે તો ધનની શુદ્ધિ થાય છે. અને તેનું ફળ મહામાયા રૂપે ભોગવવું પડે છે, અને જે વાપરે નહીં સત્સંગને માટે અને મનુષ્ય બીજું બધું કરે તો મહારાજ કહે કે તેનું ફળ મહાપાપ રૂપે ભોગવવું પડે છે. ઘટપુરમાં શ્રી કહ્યું, જ્યાં સુધી સત્સંગ ના કરે, જ્યાં સુધી સત્સંગ ના કરે ત્યાંથી મોહના પૂરમાં વહે છે. જેમ ગંગાનો પ્રવાહ હોય, ગંગા નદી વહેતી હોય, એમ મોહરૂપી ગંગા વહેતી વહે છે, એમાં તણાયા કરે એટલે છેડો જ ના આવે, સીધો દરિયામાં જાય ત્યારે પત્તો પડે. તો એવી ગંગારૂપી અરે મોહરૂપી માયા ગંગાના પ્રવાહ જેમ વહે છે એમાં તણાયા કરે, તણાયા કરે. જ્યાં સુધી સત્સંગ ન કરે ત્યાં સુધી મોહના પૂરમાં વહે છે, અને અવશ્ય કરવાની વાત તેને દેખાતી નથી. અને જે કરવાનું છે દેખાતું જ નથી, એવો મોહાંધ મોહાંધ કહેવાય છે. ભગવાન વિનાની વાત ઝેર જેવી લાગે ત્યારે ભોગ એવો કહેવાય. ભગવાન સિવાયની વાત એ ઝેર જેવું લાગે, બીજી ગમે એ વાત હોય તો એ ઝેર જેવી લાગે તો ભોગ એવો કહેવાય ભાઈ. એટલે આપણે આ કરવાનું છે સત્સંગમાં. આ પછી અહીં સમજણ આવે મોહ શું, માયા શું, અને બધું એમાં ડૂબકી મારી તો આપણું કામ થાય. સદાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બોટાદમાં શ્રીહરિએ શ્રીહરિ સન્મુખ સંતોએ વાજિંત્ર સહિત ગાન કર્યું, કીર્તન ભજન કર્યું, રમઝટ બોલાઈ, ધમાધમ કરી. પછી શ્રીજી મહારાજ વાત કરે છે, ગાન કરીને ભગવાનને રીઝવવા એ ભક્તિ બને છે. ભગવાનને રીઝવવાની વાત, બીજાને રીઝવવાની
ઠીક છે, પણ ભગવાન રીઝવાની એ ભક્તિ બને છે. તમે બધા કીર્તન ગાઓ છો અને ભગવાન માટે કરો એ ભક્તિ બને છે, નહીં તો ચાલુ ચીલા. ગાન કરીને ભગવાન રીઝવા એ ભક્તિ બને છે. લોક રીઝવા થાય તો ગાન વૃથા છે. લોક રીઝવા આપે આમય નથી, આમય નથી. જે ભગવાન રીઝવાની વાત ચાલે છે, પણ થોડું માન મળે તો અમે ઓળી બાજુ ઢરી જઈએ અને બધું ઓર્ડનરી થઈ જાય. બહુ સૂક્ષ્મ વાત છે. એટલે જેટલું થાય એટલું ભગવાને રીઝવવા માટે કરે તો સારું છે. સંપૂર્ણ તો જુદી વાત છે, પણ ભગવાન નજરમાં રાખીને આપણે કીર્તન ગાઈએ, શરૂ કરીએ ભગવાનને નજરમાં રાખીને બધું કરીએ. જેટલું થાય એટલું, સંપૂર્ણ થાય એવું નથી, પણ તોય જેટલું થાય ભગવાન લક્ષમાં રાખીને કરીએ. તો ગાન કરીને ભગવાન રીઝવાય ભક્તિ મળે. લોક રીઝવા થાય તો ગાન થાય. ખાલી લોકોને રીઝવવા માટે કરે તો મારે કંઈ વૃથા છે, એ ઝીરો નંબર આવે. અને ભગવાન રીઝવવા રાખે તો 25-50 માર્ક આવે. ગાન કે ધ્યાન તમે શીખો, પણ પછી મહારાજ આ એકાંતિકની સભા છે, આમાં બીજો માન ઈર્ષા એ કચરો ના આવે. ભલે એ કચરો જુદી વાત છે, પણ આપણે ભગવાન રીઝવાની વાત જુદી છે. ગાન કે ધ્યાન તમે શીખો, મારા કે બરાબર છે. જ્ઞાન શીખો, ધ્યાન શીખો, જ્ઞાન પણ ધ્યાન પણ એ આમાં ગયું. ગાન કે ધ્યાન તમે શીખો, પણ ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ એ ચારને હૃદયમાં ધારવા એ ગુણ ભારે છે. મહર્ષિદા જો આવું છે, આપણને નજરમાં હોય કે આપણે શું થવું છે, ડૉક્ટર કે એન્જિનિયર કે ગમે થવું હોય તો એકવાર જાણી લે, પછી એ બાજુ પ્રયાણ કરે તો લક્ષ્ય પહોંચે. નહીં તો આગળનું ખ્યાલ ના હોય શું થવું છે, ડૉક્ટર કે એન્જિનિયર કે પાયલટ કે આમ જાય આમ જાય આમ જાય આમ જાય. જાણી લીધું કે આપણે ડૉક્ટર થવું જોઈએ તો સીધો જાય એના બાજુ, ભલે વર્ષો લાગે પણ તમે સીધા એ આપણે ગતિએ પહોંચીએ. તો મહારાજ આ વાત કરે, પહેલાં કંઈ લક્ષ બાંધી દીધું કે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એના ઉપર જવાનું છે. બીજી કોઈ વાત ફાલતું, મહારાજે ફાલતું ગણી છે. ગાન કે ધ્યાન તમે શીખો, પણ ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ એ ચારને હૃદયમાં ધારવા એ ગુણ ભારે. એ ચાર આપણે હૃદયમાં ધારવા, એટલે
આ એકાંતિકનો ક્લાસ છે. ભલે આપણે પ્રાઇમરીમાં આવીએ પણ એકાંતિકનો ક્લાસ છે. જતે દિવસે ધ્યેયસ્થિત થશે પણ બધું ચોક્કસ કરી લે પછી આપણે ભણવા બેસીએ તો સીધું પહોંચીએ. હવે આ તો બહુ મોટી વાત છે. મહારાજે કહ્યું કે ચારણ હૃદયમાં ધારવા એ ગુણ ભારે છે. હવે આ સાધન સૌથી મોટું છે. આ સાધન સૌથી ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ લાઈન ઉપર જયું એ સાધન સૌથી મોટું છે. પછી એક સુંદર વાત કરે છે મારે એ આપણે એકદમ સીધા લાઈનમાં જવા એ વાત કરે છે. આ સાધન સૌથી મોટું ભગવાનની પ્રસન્નતા દ્રઢ મૂળ આ જ છે. ભગવાન રાજી થાય છે ઘણા વાતે રાજી થાય, સેવા કરો ભક્તિ કરો એનાથી, પણ મારા શું ભગવાનની પ્રસન્નતાનું દ્રઢ મૂળ આ જ છે. ભગવાનની પ્રસન્નતાનું દ્રઢ મૂળ આ જ છે. દ્રઢ મૂળ પાયોની વાત કહી આમ લક્ષ્યમાં રાખીને બધા આગળ જતા હોય ને. પહેલાં એસએસસીમાં નવમા ધોરણ

ભગવાન અતિ પ્રસન્ન થાય એનું કારણ આ છે, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ. એ ચારને હૃદયમાં ધરો, એ ગુણ ભરે. આ સાધન સૌથી મોટું છે. ભગવાનની પ્રસન્નતાનું મૂળ આ જ છે. આપણે એકાંતિકનું ક્લાસ છે, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ સંબંધી વાતો થાય છે. અને એમાં જો એસ્ટ્રોનોટ હોય, અવકાશ યાત્રી, એને એકદમ બીજી કોઈ વાત ખપે નહીં. એને કયો નાસ્તો કરો, ઢોકરા ખાધે, એ વાત આવે જ નહીં એકદમ. એને તો એ લોકોને ઇન્ટરવ્યૂ લેવામાં તો પછી ત્યાં એ સીધું તમે ઉતારાથી નીકળ્યા અને અહીં આવતા સુધી કયા વિચાર કર્યા, આવું જ હવે એ તો આપણે એમને ચાલતા હોઈએ, કોઈ વિચાર જ ના આવે. પણ આ લોકો અહીંયા જ પકડે કે તમે બીજા વિચાર આવ્યા કે ઢોકળા ખાવા, દાળિયા ખાવાના વિચાર આવ્યા, એ વાત એમાં પકડી જાય બધી. અને એકદમ લક્ષ્ય ઉપર જાય. પણ આ છે, આ જન્મ લીધો છે, મનુષ્ય દેહ આવ્યો છે ભગવાનની કૃપાથી, મનુષ્ય દેહ. અને એમના સમયમાં ભગવાનને સંતને સમયમાં જ આપણને અવતાર આવે છે, એ ખોવું નહીં. બીજી અંત ઈધરથી ઈધર વાત કરીએ તો એમાં ઘણો સમય જાય છે, ઘણો સમય તો નીકળી જાય છે આમ કરીએ તેમ કરીએ. પણ આપણે લક્ષ આવો મનુષ્ય દેહ મળ્યો, ભગવાનની હાજરીમાં કેટલો ભાગ્યશાળી, તકે તક લાઈનમાં આવી ગઈ. અને આપણે બીજી વાત કરીએ એટલે સંકોચ કરીએ, અવકાશ યાત્રિકની જેમ વાત આમાં આવી જવાનું છે. ભગવાનની પ્રસન્નતા દ્રઢ મૂળ રાજ છે. જ્ઞાન વિદ્યા જેવા બીજા અનેક ગુણો ધારણ કરે. જ્ઞાન વિદ્યા તરીકે આ એ સાધન છે ભગવાનની પ્રસન્નતા કરવા. પણ એ ગુણ મારા બાજુમાં મૂકે છે. જ્ઞાન વિદ્યા જેવા બીજા અનેક ગુણો ધારણ કરે પણ એકાંતિક ધર્મની તોલે એ ના આવે. આપણે ટૂંકમાં આવો મનુષ્ય દેહ મળ્યો છે, ભગવાનની હાજરી મળ્યો છે, બીજે આપણે સમય બગાડવું નહીં આપણે એના ઉપર. તો અને લક્ષ્ય આપી દીધો એકાંતિક ધર્મ, એ બાજુ ચાલ્યા જાઓ. બીજા અનેક રસ્તા હોય પણ તમારે આ જ રસ્તો પકડવાનો એકાંતિક ધર્મ. એકાંતિક ધર્મ એ મૂળ છે. મૂળનો ત્યાગ કરીને બીજું આનંદ શીખે પણ એ સાધુને શોભાડતું નથી. મૂળનો ત્યાગ કરીને હવે એકાંતિકના ક્લાસમાં બીજું બધું કોમિક બધું ચોપન્યા છાપા વાંચે એ પોસાય નહીં. આપણે મૂળનો ત્યાગ કરીને બીજા અનંત શીખે પણ તે સાધુને શોભાડતો નથી. સાધુ થયા એટલે એકાંતિકના ક્લાસમાં આવ્યા એટલે બીજું બધું ખપે નહીં. આ વાતનો સૌ સંત નિશ્ચય કરજો. સંત હોય તો એ નિશ્ચય કરે, ના હોય તો બીજે. પણ સંત

ને આવી તક બધું મૂકીને, બાજુ મૂકીને આ લાઈન ઉપર જવાનું છે. નહીં તો આપણે આ મનુષ્યદેહનું અપમાન કહેવાય. મનુષ્યદેહ બન્યું તો બીજું કચરો તો અનંત અનંત અનંત જન્મથી બધું કર્યું છે. માન ઈર્ષા ને આઠી પાડીને આ ને તેને એ તો અનંત જન્મથી કરતા હોય. આ જન્મની કિંમત સમજીને કે ભગવાનના યોગમાં આપણે આવ્યા છીએ તો આપણે આટલું તો કરવું કે એકાંતિક ધર્મની વાત આપણે સિદ્ધ કરવાની છે.

0: એકાંતિક ધર્મે મૂળ છે. મૂળનો ત્યાગ કરીને બીજું અનંત શીખે અને બધું જગતમાં બ્રહ્માંડમાં જેટલું બધું શીખે, પણ તે સાધુને સુવાળતું નથી. સાધુ એટલે બધા સાધક, બધી આપણે હરિભક્તો પણ સાધુ જ કહેવાય. સાધના કરો સાધુ, સાધુને આ વાત છે આપણે છૂટા એવું નથી. બધાએ આવીએ જે ભગવાનને માર્ગે ચાલે, ભગવાનની ભગવાનનું લક્ષ્ય રાખીને એ બાજુ ધપે, એ બધા સાધક બધા સાધુ છે. મૂળનો દ્રઢાવ હોય પછી બીજો ગુણ અલ્પસરખો જો મૂળનો દ્રઢાવ હોય. આ એકાંતિક પામવું, એકાંતિક ધર્મ સિદ્ધ કરવું છે, એ મૂળ હોય, એ મૂળનો ત્યાં કંઈ બીજા મૂળનો દ્રઢાવ હોય પછી બીજા ગુણ અલ્પસરખો પ્રાપ્ત થાય તો પણ તે મહાન છે. બીજા અધિવેદ બાજુમાં અવકાશ યાત્રિક એમાં પાનો પડ્યો હતો, પછી બીજો બધું બાજુ મૂકીને મૂળનો દ્રઢાવ હોય પછી બીજો ગુણ અલ્પસરખો પ્રાપ્ત થાય તો પણ તે મહાન છે. ને મૂળ એકાંતિક ધર્મ એના બીજા મહાન ગુણો કે આવડસ વિકસે તો બધે બધા અવગુણમાં ખપે. અવગુણ એ કિંમત જ નહીં. મારા કે એકાંતિક ધર્મ ઉપર એના ઉપર જ જો બીજું બધું બધા ભારે ભારે ગુણ શીખ્યા તો એ કંઈ કામ નથી. અને એકાંતિક ધર્મની વાત જરાક પણ એને સમજાય એ બાજુ જાય મારે કે બીજા બધા ગુણો કરતા શ્રેષ્ઠ. મૂળનો દ્રઢાવ હોય પછી બીજો ગુણ અલ્પસરખો પ્રાપ્ત થાય તો પણ તે મહાન છે. ને મૂળ વિના બીજા મહાન ગુણો કે આવર્ત વિકસે તો પણ તે બધા અવગુણમાં ખપે. અવગુણમાં કોઈ કિંમત જ નહીં મારના મતે. જેમ વૃક્ષનું પોષણ તેના મૂળમાં રહેલું છે, વૃક્ષનું પોષણ મૂળમાં રહે. મૂળ હોય, મૂળ કપાઈ જાય ને પછી ઠૂઠા આપણે રોપીએ એ બરકતના. પણ મૂળ હોય, મૂળ પછી બીજા અનેક ડાળખા ફૂટે, અનેક ડાળખા ફૂટે મૂળ હોય. તો મહારાજ કે મૂળ પોષણ જેમ વૃક્ષનું પોષણ તેના મૂળમાં રહેલું છે, મૂળ પોષે તો ફળ ફૂલ હાથ લાગે છે. તેમ એકાંતિક ધર્મ એ સત્સંગનું મૂળ છે અને એને દ્રઢ કરશો તો અનંત ગુણો પ્રાપ્ત થશે. આ એકાંતિક ધર્મ સિદ્ધ કરશે તો બીજા અનેક જે બધું આવી જશે. અને મૂળનો ત્યાગ કરીને બીજું બધું ઘણું શીખે, આખા બ્રહ્માંડનું વાતું શીખે. મહારાજે ના પાડી તો આપણે ભાગ્ય માનીને, પોતાનું ભાગ્યશાળી માની ભગવાન પ્રગટ છે અને ભગવાન સંત પ્રગટ છે અને એના જોગમાં આપણે આવ્યા એટલે આ જ વાત પાકી કરવી. સહજાન સાઈ મા વૃંદાવનમાં શ્રીજીએ કહ્યું, અમે સત્સંગ છોડીને જવા ઉદાસ થયા, પરંતુ જ્યારે હરિજનોના ગુણ જોયા ત્યારે તે ઉદાસી ટળી ગઈ. એક વાર તો મહારાજને આમ થયું કે જતા રહીએ, સત્સંગમાં કાંઈ બરકત નથી. પછી હરિજનોના ગુણ જોયા એક એકના ગુણ વિચાર્યા, દાદા ખચર, જીવા ખચર, બધા જીવવા લાડુગા. પછી મહારાજ કે અમારી ઉદાસી ટળી ગઈ, ફેંકી દીધી. અમે સત્સંગ છોડીને જ્યાં ઉદાસ થયા, પરંતુ જ્યારે હરિજનોના ગુણ જોયા ત્યારે ઉદાસી ટળી ગઈ. સત્સંગનો પ્રતાપ વિચારતા દોષ ટળી જાય છે. આપણે આટલા આ કક્ષાએ સત્સંગ કરવાનું છે. આપણે કરીએ છીએ કેજી લેવલનું, પછી પ્રાઇમરી લેવલનું, સેકન્ડરી લેવલનું, પણ મારે કે આ કક્ષાએ સત્સંગ કરવાનો તે દોષ ટળી જાય. તમને ભાર ના લાગે, દોષ હોય પણ તમને ભાર ના લાગે. દોષ સત્સંગ ઓવરટેક કરે દોષોને. ત્યારે ત્રણ ટ્રેક હોય ને, લો સ્પીડ, મીડિયમ સ્પીડ, હાયર સ્પીડ, અને હાયર સ્પીડનું સત્સંગ કરવાનું છે. લો આપણે લો ને મીડિયમ કરીએ છીએ પણ એમાં દોષ ના ટળે. હાઈ ક્લાસમાં દોષ ટળે જાય અથવા રહે, પણ સત્સંગનું બળ એવું હોય ને એને ભાર ના લાગે. આ દોષો મારામાં છે એવું ભાર ના લાગે. હરિભક્તના દોષ ગ્રહણ કરતા અંતરમાં અંધારું થાય છે. જો હરિભક્તોના દોષ ગ્રહણ કરતા અંતરમાં અંધારું, બહાર તો જગમગાટ છે અને અંતર અંધારું થઈ જાય, અને કાંઈ સૂજે નહીં. તમને અવરા વિચારો જ આવ્યા કરે, આ કેવો છે, આવો છે, લલ્લો છે, ઉફતીઓ છે, એવા વિચારો આવ્યા કરે. હરિજનના હરિભક્તના દોષ ગ્રહણ કરતા અંતરમાં અંધારું થાય, અંધારું થાય. શ્રીજી મહારાજના શબ્દો છે, પૂર્ણ પૂર્ણ નારાયણ. જેને પામવા છે, જેને આપણે શરણું ગ્રહણ કર્યું છે, અતિ અચળ શરણું ગ્રહણ કર્યું છે, એ જ કહે છે હરિભક્તના દોષ ગ્રહણ કરતા અંતરમાં અંધારું થાય છે. એટલે એ ના કરો, ચોકડી જ ભાઈ બધે આવી વાતના ચોકડી છે. દીવ ભાવમાં જ રાચવાનું. હરિજનના ગુણ ગ્રહણ કરનારામાં તલ માત્ર દોષ રહેતા નથી. હવે બીજી બાજુ હરિભક્તના ગુણ દોષ ગ્રહણ કરતા તો અંધારું થાય. હરિજનના ગુણ ગ્રહણ કરનારામાં તલ માત્ર દોષ રહેતા નથી. આ લાભની વાત છે. ગુણ ગ્રહણ કરનારામાં તલ માત્ર દોષ રહેતા નથી, એટલે એન્ટીડોટ જે આપણે કરીએ એની અંધારું પ્રકાશ તેજ. હરિભક્તના દોષ ગ્રહણ કરતા અંતરમાં અંધારું થાય છે. વિચાર જ એવી વાત છે, તરત નહીં પકડાય, પણ વિચાર કરશો ને લાગશે તમને. અને હરિજનના ગુણ ગ્રહણ કરનારામાં તલ માત્ર દોષ રહેતા નથી, કેટલી લાભ દેવાય. જે કરવાનું છે થાય, અને ગુણ અવગુણ ગ્રહણ કરવાથી કરવાનું છે ના થાય, આવું થાય. દોષ ગ્રહણ કરે છે ત્યારે સમજણ ફરી જાય છે, જેથી ગુણમાં પણ દોષ દેખાય છે. પછી અવરું પડે ને ગુણમાં દોષ દેખાય. કોઈ ધ્યાન ધરતો હોય આ દમ કરે છે, કોઈ પૂજા કરતો હોય આવું કરે છે, આમ ગુણમાં દોષ દેખાય. દોષમાં તો દોષ દેખાય પણ ગુણમાં દોષ દેખાય. મોટા વાત કરે તેમાં પણ
1: પોતાના દોષ જણાવીને વાત કરે છે, મોટા પણ સૂર્ય સમાન હોય છે, તે બધે અજવાળું પાછળ વારે છે. અંતરમાં અને બહાર અજવાળું કરવું એ ભગવાન સિવાય થઈ શકે નહીં. એટલે મહારાજે કહ્યું કે ભગવાન અંતરમાં ને બહાર અજવાળું કરવું એ ભગવાન સિવાય કોઈ થઈ શકે નહીં. ગઢપુરમાંથી એ સત્સંગ કરવાની રીત હરિજનોને કહી. સત્સંગને અર્થે કામ ના આવે, આપણે બધું ભેગું કરીએ વાંધો નહીં, મોટર ગાડી મોટલો દસ માં મકાનો બધું ભેગું કરીએ વાંધો નહીં, પણ મારે કે સત્સંગને અર્થે કામ ના આવે તેટલો કુસંગ જાણવો. બધું ભેગું કરવાનું છે, તમે વ્યવહાર ઉજરો હશે તો અમારી સેવા થશે ને, અહીં કોઈ નાખવાનું નહીં. એટલે તમારે બધું કરો એની ના નથી, જેવું વિકસાવો બધું કરો, અને પછી એ ગરીબી આવશે, અંતરદૃષ્ટિ થશે અને સંકોચ આવશે, પણ એકવાર તો કરો જે મનમાં હોય એ રીતે. પણ સત્સંગના અર્થે કામમાં આવવું જોઈએ એટલી વાત મારે કહે. જે કંઈ તમે કરો સત્સંગ દસમો વીસમો ભાગ અને જે બધું કરો સત્સંગને અર્થે કરે તો વાંધો નહીં. સંતના અર્થમાં આવે તે ભવન અને પદાર્થ ધન્ય છે. આપણે સત્સંગ ટૂંકમાં સંત હરિભક્તો એના હરિભક્તો, પણ તમારે ત્યાં હરિભક્તો ઉતર્યા હોય તો ધન્ય માનો, ભગવાન પધાર્યા તમારે ત્યાં એવી ભાવના સહિત ઉતારો હોય ને હરિભક્તોનો, એવી ભાવના રાખી ભગવાન આવ્યા મારે ઘેર, એવી સમજણ રાખે તેનું નામ સત્સંગ કહેવાય. આવી રીતે સત્સંગને અર્થે પદાર્થ કામમાં આવે અને કામમાં ના આવે તો એને વ્યર્થ ગણે, અને ભવન અને પદાર્થ ધન્ય થઈ જાય. એટલે સત્સંગને અર્થે જે બધું કામમાં લાગે એ સહી સૌરી સમજણ. અખંડ મૂર્તિ દેખાય એવા અપાર ગુણ અપાર શ્રેષ્ઠ ગુણો પોતાનામાં સત્સંગના પ્રભાવે કહીને હોય. એટલે સત્સંગના પ્રતાપે કહીને આપણામાં શ્રેષ્ઠ ગુણો આવે અને તેનો પોતાને ગર્વ હોય આવે નહીં, પછી એ મારી નાખે અહંભાવ. ગુણનું માન, મારામાં આટલા ગુણો છે આટલા ગુણો છે, અને પછી એની બીજી સાઈડ શું થાય, મારી કદર કોઈ કરતું નથી, મને કોઈ પૂછતું નથી, મને કોઈ આગળ ધરતું નથી, આટલું આટલું કહીને મરી જઉં છું પણ કોઈને કંઈ ગણતી નથી. એક ભગવાનને ગણતી બીજા શું કામ છે, એ ભગવાન જાણે છે, ભગવાન બધું જ જાણે છે, તમે જે કરો છો ખોટું સાચું બધું જ જાણે છે, અને એમને જણાવવાનું છે. બીજાને ફળ આપનાર કોણ છે, ભગવાન, એમને જણાવવાનું છે. બીજાને જણાવવું શું કામનું, કોઈ ફળ આપનાર નથી, તો બીજાને જણાવવાની જરૂર નથી. એક ભગવાન જાણે સાચું ખોટું, તમે જે કરો ભગવાન જાણે છે, બસ પછી છોડી દઉં. યા કોઈ જાણે ના જાણે એ બહુ માથાકૂટ થાય, અહીંયા જણાવવા પ્રયત્ન કરે, ઇનડાયરેક્ટલી કરે, એ બધું દૂષણ ઘૂસે. પોતાને બીજાને જણાવવાની વાત આવી દૂષણ ઘૂસે, ઘણા દૂષણ, એ સૂક્ષ્મ દૂષણ ખબર ના પડે. માન અપમાનમાં જ્યાં સુધી વહે ત્યાં સુધી કાચું પાત્ર છે. હવે તો બધાન છે, બધાન માન અપમાનમાં આપણે એક જરાક વાંધો હોય ને આ ફ્રન્ટ લાઈન છે, બધી એમાંથી કોઈને ઉઠાડીને ત્રીજી લાઈનમાં મૂકે અને ત્રીજી લાઈનમાં તમારી જગ્યા મૂકે, શું થાય? આટલું એને માન અપમાનમાં એવું લાગે છે. પણ અંતરદૃષ્ટિ કરે કે મારામાં માન છે, મારા માન છે અને એ કાઢવાનું છે. ભગવાનની પાસે પહોંચવા માટે કાઢવાનું છે. આવું હોય તો પછી વાંધો નહીં, પણ આ જાણપણ ના હોય તો માન બહુ બગાડે. સત્સંગ હજી થેંકી દે તમને, સત્સંગ બહાર કરી દે માન. દુઃખમાં સત્સંગ મોરો પડે એટલી સત્સંગ કરવાની કસર છે. અત્યારે તો બધી રીતે સારું છે એટલે સત્સંગ કરીએ છીએ, પણ કંઈ દુઃખ આવે અને એમાં પણ સત્સંગ ચાલુ રહે સવાય ઓરે તો મારે કે એ સત્સંગ કર્યાનું ફળ. દુઃખમાં સત્સંગ મોરો પડે એટલી સત્સંગ કરવામાં કસર છે. દુઃખ પડે તેમ સત્સંગનો રંગ અધિક ચડે. જેમ જેમ દુઃખ પડે એમ સત્સંગ રંગ અધિક ચડે, કે ભગવાને મારી સામે નજર કરી મને દુઃખ આપે છે એ મારી ઉપર દ્રષ્ટિ છે. અને સમયાનું સાચું ફળ મળે છે. દુઃખ પડે તેમ સત્સંગનો રંગ અધિક ચડે, તેને સમયાનું સાચું ફળ મળે છે. સુખ દુઃખમાં લેવાય તેને કસરવાળો જાણવો. એટલે આ સત્સંગની રીત જ આવી છે. એટલે જગતથી વિરુદ્ધ, જગતમાં તો આમ કરે આમ પોષે અને બીજા પોષવા દે, બીજા બધા ચડાવે, પણ સત્સંગમાં વિરુદ્ધ દાસાના દાસ થવાનું. આપણે બીજાને મોટા માનવાના, પોતાને ન્યૂન સમજવાનું, તો આવી સમજણ કરવી.
2: શ્રીજી મહારાજ જ્યારે સ્નાન કરવા જાય ને ત્યારે સામાન્ય રીતે વિશ્વના ઇતિહાસની અંદર કોઈ એવી વ્યક્તિ, મહાપુરુષ કે સાધુ સંત કે એવી કોઈ થયા નથી કે જે સ્નાન કરતા હોય ત્યારે કોઈને સાથે રાખે. માણસની આ એક ક્રિયા એવી છે કે એમાં એકાંત હોય તો એને વધારે અનુકૂળ આવે. ભગવાન તો સ્નાન કરવાની સાથે પણ આખો મોટો સમુદાય લઈ આવ્યા.

માં સાથે લીધો છે સર્વે સમાજ સંતો ભક્તો બધાએ ગાતા વાજતા વાજતા વાજા અગણિત વાજા વાગે હારે બધા બેન્ડ વાજા વગાડતા જાય અને મહારાજ પોતે ઘેલા નદીમાં સ્નાન કરવા જાય અને આપણે સૌ જોઈએ છે ને જાણે ઘેલા નદીના રે નિર્મળ નિર્વાખાણી સંત હરિજન.

એ દઈને કીર્તન ગાતા નાતા કીર્તન ગાય ને ગવરાવે, ગિરધર નાય ને ગોપીઓ ગાય, હારે જોઈ પ્રેમાનંદ વારી જાય. કે બધાના સાનિધ્યની અંદર બધાના સાથે જ મહારાજ આ પ્રમાણે દરરોજ સ્નાન કરવા જાય. અને દાદાને પણ આ રીતે મહારાજ પોતે સાથે લઈ ગયા, સ્નાન કરીને પછી આવે. અને પછી મહારાજે વસ્ત્રાભૂષણ ધારણ કર્યા, કોઈક મહારાજ માટે ચંદન ઘસતું હોય, કોઈ વળી મહારાજ માટે વહેલી સવારે લક્ષ્મીવાડીએ કડકડતી ઠંડીમાં પણ ત્યાં જઈને પુષ્પ, તાજા પુષ્પ લાવી અને મહારાજ માટે હાર બનાવી રહ્યા. એને એમ લક્ષ્મીવાડી શ્રીજીને રૂડી રળિયામણી ત્યાં જઈને એક એક ભગવાનનું નામ લેતા લેતા પુષ્પ ચૂંટીને લાવી અને એની માળા બનાવતા. અને પછી મહારાજ નાય વસ્ત્ર પહેરીને દાદાના દરબારમાં આવે ને, એ સમયે ભક્તો પૂજા કરવા આવે, કોઈ તિલક કરે, કોઈ ચાંદલો કરે, કોઈ મહારાજને પુષ્પની માળા પહેરાવે. દેશ દેશાંતરથી જે ભક્તો આવ્યા એ બધા ભગવાનના નાના પડતાના વસ્ત્ર આભૂષણ આ બધું પહેરે ને દાદાની આંખો આમ ચકોર ચકોરની જોઈ રહે કે શું લોકોની ભક્તિ છે. આ બધું દાદાને આ પ્રમાણે આવું એક ભાવ જગતની અંદર દાદા ખોવાઈ જાય છે. દરરોજની આ ક્રિયા છે, એક જ દિવસની નહીં, આજે જે જોયું ને આવતીકાલે એના કરતા નવું, બીજે દિવસે જોવે તો એના કરતા પણ નવું. અને દાદાને તો દાદાના દરબારની અંદર રહેવા વાળા દરેકને એવું લાગતું, માઈક તે અમાઈક થયા થયા ગુણ.

ભગવાનના દિવ્ય સાનિધ્યથી એમના સમાગમથી માઇક હતા ને બધા જણ અમાયિક થઈ ગયા. કોઈને કોઈનો દોષ દેખાય નહીં, કોઈનો અભાવ અવગુણ કશું આવે જ નહીં. અને બધાય નિત્ય નવા ને નવા દરરોજ 5-15 સાધુઓ અને મુમુક્ષુઓ ભાઈઓ ને ભાઈઓ દાદાના દરબારમાં આવી અને આવી ભક્તિ કરતા, મીરાને ભૂલાવે એવી એ જ મેવાડની એક રાજરાણી જમકુબા, હે રાજપાટનો ત્યાગ કરીને દાદાના દરબારની અંદર આવી અને આવું કામ કરી રહી છે. જીવુબા લાડુબાને તો કોઈએ કીધું કે આવ્યા છે ભગવાન ભજવા, તો એને કંઈક સોંપજો. અને પેલા પણ એવા મુમુક્ષુ એટલે કે ભાઈ અમને નાની પ્રકારની સેવા આપો, તો દરબાર વાળવો, વાસીદુ કરવું, છાણ વાસીદુ ઉપાડવું, કે નાની મોટી કોઈ પણ પ્રકારની સેવા, નીચી ટેલ મળે તો માને ભાગજો. ભગવાનની સંતની આવી આપણને સેવા ક્યાંથી, એવું ભાગ્ય માનીને સમજી કરી રહ્યા છે. અને એકવાર જ્યારે મહારાજાની ઓળખાણ આપીને ત્યારે કહ્યું કે તમારા જેવા, એટલે તમારા જેવો ગરાસ છે ને, તમે જે દરબાર કહેવાઓ છો ને, એવા તો એને ઘરે ગોલા નોકર ચાકર છે, એ આ બાઈ આવ્યા છે. દાદો આવું બધું જોઈ રહ્યો છે કે અમારા દરબારની અંદર આવા મોટા મોટા માણસો ભગવાનની ભક્તિ કરવા માટે આવે છે. એટલે આવી વાત, આવી ક્રિયા, આવા પ્રસંગો જોઈ અને દાદાને પણ મહારાજ પ્રત્યે વધારે ને વધારે આ પ્રમાણે જોડાણ થતું જાય છે. કારણ કે આવી ક્રિયા જોવાય એટલે વધારે ને વધારે થાય. હવે દિવસે દિવસે દાદાની ઉંમર મોટી થતી જાય છે અને દાદા પણ લગભગ 11 વર્ષની ઉંમરના જ્યારે થાય છે, એ સમયે દાદા ખાચરના પિતા શ્રી એહવલ ખાચરને મંદવાડ આવે છે. આ પૂર્વે નાના મોટા મંદવાડ તો આવ્યા હોય, પરંતુ આ જે મંદવાડ છે ને એનો બહુ જ ઘેરો મંદવાડ છે. અને આ મંદવાડની અંદર એવું લાગ્યું કે હવે એહવલ બાપુ પોતે દેહ રાખશે નહીં, શ્રીજી મહારાજ વિચરણમાં ગયેલા હોય છે. અને એ સમયે પછી મહારાજ જ્યારે આ સમાચાર સાંભળે છે એટલે ગઢડા આવે છે. ગઢડા આવે છે તો એહવલ બાપુ એકદમ પથારીવશ છે અને ઘેરો મંદવાડ ગ્રહણ કરેલો છે. એના મુખની અંદર પણ મહારાજનો એક અખંડ જાપ જાવી રહ્યો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા છે. મહારાજ તરત જ આવીને જે ઓરડાની અંદર એહવલ બાપુને સુવરાવ્યા છે ને એ ઓરડાની અંદર જાય છે. અને જેવી રીતે ભગવાન કૃષ્ણ સુતા હતા અને અર્જુન દર્શન કરવા જાય છે ને, એવી રીતે અહીંયા આજે એહવલ બાપુ સુતા છે અને શ્રીજી મહારાજ એને દર્શન આપવા માટે જાય છે. તો મહારાજ એહવલ બાપુના જે પગ એટલે કે પાંગતનો ભાગ હોય ને ત્યાં આવીને સામે બેસી જાય છે. એટલે બાપુને તરત જ મહારાજના દર્શન થાય. મહારાજ પોતે પણ જાણે છે કે હવે આનો દેહ રહેવાનો નથી, તો અમારી મૂર્તિનું છેલ્લું સુખ એમને આપીએ અને એમની વૃત્તિ અમારા સ્વરૂપની અંદર પરોવાઈ જાય, જગતનો કોઈ વિચાર ન રહે, તો એમને અમારા ધામની પ્રાપ્તિ થાય. એટલે મહારાજ પોતે એમની સામે આવીને વિરાજમાન છે. એહવલ બાપુથી હવે બોલાતું નથી ને ચલાતું પણ નથી. મહારાજ પણ જાણે છે કે આ એની છેલ્લી જ ક્ષણો છે. મહારાજ એહવલ બાપુને કહે છે કે બાપુ, તમારે કંઈ માગવું છે, તમારે કંઈ દાદા માટેની કંઈ ભલામણ કરવી છે. એ સમયે એહવલ બાપુ આ શ્રીજીના મુખમાંથી શબ્દો સાંભળ્યા એટલે એહવલ બાપુ કંઈ બોલતા તો નથી, પરંતુ પ્રયત્ન કરી અને પોતાનો જે હાથ લંબાવે છે અને બાજુમાં નાના દાદા ખાચર, 11 વર્ષની ઉંમરના દાદા ખાચર છે એ બાજુમાં ઊભા છે. અને એ સમયને 11-12 વર્ષની ઉંમરના દાદા, 13 વર્ષની ઉંમરના છે દાદા ખાચર ત્યાં ઊભા છે. અને દાદા ખાચર આ પ્રમાણે એહવલ બાપુએ પોતાનો હાથ એના તરફ લંબાવ્યો ને એટલે નજીક લાવે છે અને એહવલ બાપુ દાદાનો હાથ પકડે છે અને હાથ પકડીને મહારાજની નજીક આવે. મહારાજ પોતે જાણી જાય શું કરવા માગે છે ને શું કહેવા માગે છે, એટલે મહારાજ પોતાનો હાથ લંબાવે છે. એહવલ બાપુ દાદા ખાચરનો હાથ શ્રીજી મહારાજને સોંપે છે કે મહારાજ મારે બધું કાંઈ જ કહેવું નથી, દાદાનો હાથ અને તમારો સાથ તમે હંમેશા સાથે એને રાખજો અને મારે બીજું કશું જ કહેવું નથી. આટલું કહી અને એહવલ બાપુ આંખ બંધ કરે છે એટલે કે છેલ્લો શ્વાસ છોડે છે. ઇતના તો કરુણા સ્વામી જબ પ્રાણ તન સે નિકલે, લોકો તો ગાતા હોય, વાજિંત્ર સહિત ગાતા હોય અને મારા તમારા જેવા સાંભળતા, પણ આ એહવલ બાપુનું મૃત્યુ છે કે જેના સાનિધ્ય, જેના મૃત્યુ સમયે સાક્ષાત શ્રીજી મહારાજ એને ખાટલા ઉપર વિરાજમાન છે, એના દર્શન દાન દે છે અને એના દીકરાનો હાથ પોતે પકડી અને એને પૂર્ણ સંતોષની સાથે એને સદગતિ એટલે કે પોતાનો ધામ અક્ષરધામની પ્રાપ્તિ કરાવે છે. એક બાજુ એહવલ બાપુનું
એટલે કે એભલ પરિવારના જે મૌડી મુખ્ય વ્યક્તિનું દરબારગઢમાંથી 70 વર્ષની ઉંમરે દેહનો ત્યાગ કરવો છે. અને એ સમયે પરિવારની અંદર એમના કુટુંબીજનોમાં શોકની લાગણી વ્યાપે એ સહજ સમજી શકાય એવું છે. હજી એભલ બાપુનો અગ્નિ સંસ્કાર વિધિ થયો નથી. આજુબાજુના ભાયાતોને એમના સગા સંબંધીઓને આમંત્રણ આપ, એટલે આમંત્રણ તો ન કહેવાય, સમાચાર પહોંચાડ્યા છે કે ભાઈ બાપુનું આવી રીતે અવસાન થયેલું છે, તો એમની અંતિમ ક્રિયા કરવા માટે તમે બધા અહીંયા પધારો. અને નજીક જે ગામડામાં રહેતા હોય તરત આવી ગયા, દૂર રહેતા હોય હજી ચાલીને આવવાનું એ સમયના વેલા પ્રમાણે, કે ઘોડા પર બેસીને તો આવતા વાર લાગે ત્યાં સુધી એમનો હજી દેહ અહીંયા આગળ રાખવામાં આવ્યો છે. એ સમયે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન જે દરબારની અંદર આવીને રહ્યા છે, રહેવાના છે, એ એક મનુષ્ય ચરિત્ર કરે છે. એવું કહેવાય છે કે દાદાની અગ્નિ પરીક્ષા, સીતાજીની જેવી અગ્નિ પરીક્ષા થઈ હતી એના કરતાં પણ કપરો કઠણ પ્રસંગ છે. શ્રીજી મહારાજ પોતે આ પ્રસંગ બન્યો ને એટલે એમની સાથે આમ તો વન વિચરણમાં આવ્યા ત્યારે જેમ કોઈ વસ્તુ નહોતી એવી, અહીંયા પણ કોઈ પોતાની માલિકીની કે સાધન સામગ્રી કે કઈ દૈહિક જરૂરિયાતની કોઈ વસ્તુ નથી, પણ મહારાજ દાદાના દરબારમાંથી નીચે ઉતરે છે. જીવુબા લાડુબા ને કુટુંબીજનો સુરપ્રભા દેવી સોમપ્રભા દેવી અને દાદા ખાચરના ફોય સોમબા ફોય એ બધાએ જોવે એ મહારાજ બધાને વિદાયનો હાથ આપણે કરતા ને કે હવે અમે અહીંથી જઈએ છીએ, એવી રીતે મહારાજ કહે છે કે હવે અમે નીકળીએ છીએ, જઈએ છીએ, જઈએ છીએ. એટલે કે તમારા ત્યાં આવું એક મૃત્યુનો પ્રસંગ બન્યો છે તો નાના મોટા ભાઈ ભાઈ ભાઈઓ બહેનો આવે એ તમે કરી શકો એટલા માટે નહીં, પણ અમે જે હવે જઈએ છીએ ને એ હવે જેમ એભલ બાપુ ગયા એ પાછા નથી આવવાના, એમ હું પણ હવે જે દરબારમાંથી નીકળું છું ને તે ફરીથી પાછો આવવાનું નથી, એવી ભાવથી એવા શબ્દોથી મહારાજ કહે છે કે એભલ બાપુ ગયા તો હવે અમે પણ આ દરબારમાંથી આજે વિદાય લઈએ છીએ, હવે અમે આ દરબારમાં પાછા આવીશું નહીં. એક બાજુ એભલ બાપુનો અગ્નિ સંસ્કાર અંત્યેષ્ટિ ક્રિયા કરવાની છે, એનું તો દુઃખ છે, એના કરતાંય વધારે દુઃખ જો હોય તો શ્રીજી મહારાજ કયા કારણથી અહીં જાય છે, શું આપણી ભૂલ થઈ સેવા સરભરામાં, કે કેવો પ્રસંગ બન્યો કે મહારાજને વિદાય લેવાની વેળા આવી, એટલે આ પરિવાર મહારાજના પગે પડે છે અને કહે છે કે મહારાજ તમે કોઈ એમ કરીએ પણ તમે અહીં

અને ખૂબ એક રાજવીને શોભે એવી એની અંત્યેષ્ટિ ક્રિયા બધી થાય છે. પરંતુ પ્રસંગને પામીએ અને જાણીએ કે ભગવાન પોતાનો જે ભક્તો થાય ને એની રક્ષા કરે ને એના પહેલા પરીક્ષા એ કરે છે. અને પરીક્ષા તો કેવી, જેવું લેવલ કેજીમાં ભણતો એને શું પૂછે, એનો પીજાય બરાબર ને. પછી પહેલા સ્ટાન્ડર્ડમાં આવે, સેકન્ડ, થર્ડ, ફોર, ફાઈવ, પછી જેમ જેમ ઉપર જતો જાય એવી રીતે પછી યુનિવર્સિટીમાં જાય, એમાંય તે ફાઇનલ જે ડિગ્રી હોય એનું પેપર હોય, કેવું હોય તો દાદાને ભક્ત બનાવવાનો છે. પણ કેવો ભક્ત બનાવવા છે, માળાના મણકામાં પહેલો મણકો જેને કોઈ પણ પ્રકારના એના જીવનની અંદર ભક્તપણાની અંદર કોઈ કચાશ ન રહે એવો એક ભક્ત બનાવવો છે શ્રીજી મહારાજ. અથવા તો કોઈ સંતો પણ કહ્યું છે ને કે ભૂખે મારું ભોંય સુવાડું, તનકી પાડું ખાલ, મારો જે ભક્ત થાય ને એને હું ભૂખે મારું, ખાવાનું ન આપું, અન્ન અને દાંતને વેર થાય, ભગવાનનો ભક્ત ભગવાનની ભક્તિ કરે ને એને ખાવા ન મળતું હોય, એવું હોય એ ભગવાન કહે છે હું જ એવું કરું, બીજો કોઈ ન કરે, મારા ભક્તની પરીક્ષા હું કરું, એનું પેપર હું જ કાઢું, તપાસું પણ હું, એમાં કોઈ બીજા હોય જ નહીં. ભૂખે મારું ભોંય સુવાડું, એને સુવા માટે પલંગ ન હોય, એને સુવાનું પણ બિચારાને નીચે હોય, ભોંય પથારી ઉપર સુવાનું હોય. ભૂખે મારું ભોંય સુવાડું, તનકી પાડું ખાલ, એનું શરીર છે ને એની ચામડી પણ ઉતારી નાખું, એમ કરતા જો મને ન મૂકે તો પછી કરું નિહાલ. પછી તો તમે જુઓ ને એ અદભુત. પણ આ ત્રણ વસ્તુમાંથી પાસ થવું પડે, પસાર થવું પડે તો આવી દાદાની પરીક્ષા મહારાજ કરે છે. એ પરીક્ષાની અંદર પણ દાદા ખાચર તો આ પ્રમાણે પાર ઉતરી જાય છે, એમાં પણ એને કોઈ પણ પ્રશ્નો આવતા નથી. હવે તો એભલ બાપુ ગયા, એ સમયે એભલ બાપુના ગયા દેહનો ત્યાગ કર્યો ને ત્યારે એક અદ્ભુત પ્રસંગ બને છે કે એભલ બાપુના નાના ભાઈ હતા ને, મોટા ભાઈ, નાના ભાઈ એનું નામ હતું જીવા ખાચર. એભલ ખાચર અને જીવા ખાચર બે સગા ભાઈ છે. જીવા ખાચર પણ મહારાજને પ્રથમ દર્શને, જે આપણે આગળ વાત કરી કે ગઢડામાં ટેકરા ઉપર મહારાજ આવ્યા ને, ત્યારે સૌ પ્રથમ દર્શન કરવાવાળા જીવા ખાચર. અને એ વખતે જીવા ખાચરે જ મહારાજને કહેલું કે મહારાજ અમારે ત્યાં પધારો. ત્યારે મહારાજે કહ્યું કે અત્યારે તો અમને આવતા નથી, પણ ભવિષ્યમાં અમે આવશું ને તમારા દરબારમાં રહેશું, રોકાવાના છીએ. એ જીવા ખાચરને પણ મહારાજના પ્રત્યે અનન્ય ભક્તિ છે, ભગવાન પ્રત્યેનો એવો ભાવ છે, અને પોતે પોતાને બહુ મોટા માણસ ગણે છે, એટલે એવા ઠાઠમાઠથી જ મહારાજની પાસે આવે. મહારાજ પણ એને એવી ખુરશી નાખી દે, બેસારે સ્વાગત સન્માન કરે, એમના ભાવથી મહારાજ એમને ત્યાં પણ જાય છે. આપણે હમણે ઘોડલા ખેલાવે ઘનશ્યામ એ પંક્તિ જે સાંભળી ને, એ તો પછીનું પદ છે, પરમ પ્રેમાનંદ સ્વામીએ બનાવેલું છે. અને એ જીવા ખાચરના દરબારમાં મહારાજે ઘોડલા ખેલાવેલા છે. જીવા ખાચરના દરબારની અંદર પણ મહારાજ ઘણું રહે છે અને ત્યાં પણ ઘણી બધી લીલાઓ કરેલી છે. પણ એ જીવા ખાચરને અહીંયા આગળ અત્યારે બોલાવે છે કે એભલ બાપુ હવે જ્યારે ગયા ત્યારે એભલ બાપુના ભાગની અંદર આવતા જે ગામડા હોય ને એનું વસિયત નામું કરી અને હવે દાદાને મળે એનો ભાગ, તો એને માટે વિટનેસ તરીકે, સાક્ષી તરીકે કોઈની સહી લેવાની હોય તો શ્રીજી મહારાજ જીવા ખાચરને બોલાવીને કહે છે કે તમે સહી કરી દો આમાં. ત્યારે જીવા ખાચરના મનની અંદર કૂડ કપટ છે, એ જાણે છે કે દાદાઓ છે ને એના પછી બધું એના એનો બધો જે ગામ ગરાશ છે બધો મને જ મળે, એટલે એ બહુ એલી નીતિ ચાણક્યની રાજનીતિના જાણનારા હતા. એટલે એણે શું કહ્યું સ્વામિનારાયણ ભગવાનને કે મહારાજ દાદાની હયાતીમાં મારાથી વસયતનામુંમાં સહી ન થાય, દાદો તો જીવે છે ને એના પછી એને જ મળે, એમાં કાંઈ મારી સહી સાક્ષીની જરૂર પડે નહીં, પણ દાદો હોય ત્યાં સુધી મારાથી થાય નહીં. એ વખતે સ્વામિનારાયણ ભગવાન એક શબ્દ કહે છે કે દાદો તો અખંડ રહેવાનો, દાદો તો ક્યારેય મરવાનો જ નથી. તારા મનમાં, એટલે મહારાજ બોલતા નથી એને, પણ જો તારા મનમાં હોય કે દાદો મરે ત્યારે હું સહી કરું, તો દાદો તો આ પૃથ્વી પર દેહે કરીને અને અક્ષર દેહે કરીને એ પૃથ્વી ઉપર અમર રહેવાનો છે, એ ક્યારેય આ પૃથ્વી ઉપરથી મરવાનો જવાનો નથી. તો એ વખતે જીવા ખાચરના મનની અંદર શ્રીજી મહારાજનું ભગવાનપણાનું અથવા તો ભગવાનની અંદર પણ કેવું બુદ્ધિ ચાતુર્ય હોય છે એની એક ઝલક આવે છે. અને શ્રીજી મહારાજ દાદા ખાચરનું વધારે રાખે છે ને એનાથી એના અંતરની અંદર નાની મોટી એક ઈર્ષ્યાની ઝાળ ઉત્પન્ન થાય છે. દાદા ખાચર મહારાજને પોતાને ત્યાં જેવી રીતે રાખે એના કરતાં વિશેષ રૂપમાં જીવા ખાચર હવે રાખવા લાગ્યા.
દાદા ખાચર ને ત્યાં કોઈ ઉત્સવ થાય તો જીવા

ખાચર કે મહારાજ એક ઉત્સવ મારે ત્યાં કરો, મહારાજ એમને ત્યાં પણ ઉત્સવ કરે, પણ ભક્તિ વગેરે ભગવાનને ઉત્સવ કરવાનો આવે ને એ ઉત્સવ એનું સાચવવા માટે એ દરબારની અંદર રહ્યા છે એટલે મહારાજ જતા. પણ જેવું મહારાજ દાદાને આંગણાની અંદર પ્રફુલ્લિત હોય ને ખીલે અને લીલાઓ કરે ને એવી લીલાઓ કે એવો ભાવ ત્યાં બતાવે નહીં, પરંતુ જીવા ખાચરને ત્યાં પણ એવી કરે. દાદા ખાચર લાડુની રસોઈ આપે તો લાડુ બે પ્રકારે બને, એક લાડુમાં ગોળ નાખીને પણ બનાવાય, બીજા એ જ લાડુની અંદર સાકર કે ખાંડ નાખે, એ જરા કોસ્ટલી કિંમતી કહેવાય અને એ સારા કહેવાય. તો જીવા ખાચર પોતાને ત્યાં જ્યારે ભગવાનને પધરામણી કરાવે ને ત્યારે લાડુની અંદર ગોળ નાખવાને બદલે સાકર નાખે અને બીજા જે એલાયચી વગેરે પણ વધારે પડતું નાખે અને આમ જાણે વધારે વૈભવી છું અથવા મારો ભાવ પણ વધારે છે એવું બતાવે. પણ સખી ઉપરને રંગે રાચે નહીં, સખી

ઉપર ને રંગે ભગવાન કોઈ દિવસ રાચે એટલે હર્ષ થાય નહીં. અહીંયા આગળ તો શ્રીજી મહારાજ જે રહ્યા એ આમ જોઈએ ને તો વન વિચરણમાં મહારાજ જયારે નીકળ્યા ને ત્યારે એમણે પોતે જ એવો સ્વયં સંકલ્પ કરેલો કે ગોદોહન માત્ર કોઈ જગ્યાએ મારે ન રોકાવું. ગાય સવારે અને સાંજે બે ટાઈમ દોવાય. ગાયને દોવાનો જે સમય હોય ને એને ગોદોહન માત્ર સમય કહેવાય. એટલે આજે અત્યારે ગાયને દોવામાં આવી તે પછી 12 કલાક પછી ફરી દોવાય. એટલે કે કોઈ એક સ્થાનની અંદર એક જગ્યાએ એક વ્યક્તિ પાસે પણ આટલો સમય ન રહેવું એવો ખુદ મહારાજ સંકલ્પ કરીને આવે છે. અને વન વિચરણ દરમિયાનમાં આપણે જોયું કે કેટલા કેટલા મોટા રાજા મહારાજાઓ પોતાના રાજ્ય સત્તા સુંદરી આ બધું સમર્પિત કરવા તૈયાર થાય છે, તે છતાં પણ મહારાજ ત્યાં બંધાતા તો નથી જ. હા, એનો ભક્તિભાવ જોઈ એ ભક્તિ સ્વીકારવા માટે કોઈને ત્યાં માસ બે માસ 2.5 માસ પણ મહારાજ રહ્યા છે પણ બંધાયા નથી, એના થઈને રહ્યા નથી. અને અહીંયા મહારાજ આવ્યા પછી જાણે બંધાઈ ગયા ને એવી રીતે બંધન થઈ ગયું છે. આજુબાજુમાં બધે વિચરણ કરવા જાય અને જ્યારે ગઢડા આવે ને ત્યારે કહે જ્યારે ઘરે આવ્યા અહીંયા અમારા સ્થાને આપ્યા, તો એવી રીતે આ કુટુંબની અંદર મહારાજ બંધાઈને રહ્યા એનું કારણ શું? શ્રીજી મહારાજ સ્વયં જ જવાબ આપે છે. એક જવાબ સંતોના મુખથી સાંભળીએ.

ભગવાન પ્રેમ રૂપી દોરીએ કરીને બંધાય છે આ કુટુંબનો પ્રેમ. બીજું શ્રીજી મહારાજ પોતે જ એનું કારણ છેલ્લે આપણને જણાવે છે. અંત્યનું 24મું વચનામૃત છે, એમાં મહારાજ કહે છે કે આ દાદા ખાચર અને કુટુંબીજનો એમણે અમને ન ગમે એવો એકેય સ્વભાવ રાખ્યો નથી. માણસ માત્રને ભગવાન રાખવા છે અથવા ભગવાનની પાસે રહેવું છે, ભગવાનનું સુખ માણવું છે, પરંતુ એ સુખ કોણ નથી લેવા દેતું? મુક્તાનંદ સ્વામી મધ્યના 7ના વચનામૃતમાં પૂછ્યું ને કે ભગવાનનો ભક્ત હોય એના અંતરમાં તો એમ ઈચ્છા હોય છે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકેય સ્વભાવ રાખવો નથી, તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય તેનું શું કારણ છે? લો, આપણે તો નથી રાખવો, પણ તમે ગમે તેમ કરો ને તો એ ત્યાં જ રહે, જાય જ નહીં. ભગવાન આવ્યા પછી પણ ભગવાનના સંબંધે કરીને સ્વભાવ બ્રહ્મરૂપ થઈ જતા હશે કે એ જાય જ નહીં. એને મને લાગે છે કે ત્યાંથી જવું ગમતું નહીં હોય, એટલે કે બીજે બધે જવું એના કરતાં ભગવાનના ભક્ત મારી એટલું તો સારું પાત્ર તો કહેવાય, એટલે કે સ્વભાવ જતા નથી. જો ને હઠમાન ને ઈર્ષાની વાત આપણા દ્રષ્ટાંતો આપણા સત્સંગ સમુદાયમાંથી જ મળે છે ને, એટલે ભગવાનનો ભક્ત હોય એને સ્વભાવનો ત્યાગ કરવો, પ્રકૃતિનો ત્યાગ કરવો, મનનું મેલવું ને એ બહુ અઘરું છે. જો જે ભગવાનની અંદર જોડાયેલો હોય ને એના લક્ષણમાં બધા ઈષ્ટદેવનો સ્વભાવ ગમે ન ગમે, એની ક્રિયા ગમે, એની પાસે રહેવું ગમે, આ બધાની અંદર સૌથી અઘરો છે ને એની ક્રિયા ગમવી, એનો સ્વભાવ ગમવો. હે મસ્ત જાતિ, ભગવાનની ઈચ્છા આવે તે મોચરે, એ તો ગઢડાની અંદર દાદાના દરબારમાં વિરાજમાન હોય ને તકિયા ઉપર બેસે, તકિયો નીચે મૂકી દે. હે કોક વાર તકિયાની ઉપર બેસે, ગાદીની ઉપર બેસવાનું હોય કે પાછળ હોય એનો તકિયા ઉપર બેસવાનું હોય તો તકિયા ઉપર પણ બેસે. હે અને જમવા બેસે ને તો સામાન્ય રીતે આવો ભગવાન આવા ભગવાન જમતા સરસ મજાનો બાજોઠ ઉપર કપડું પાથરેલું હોય, થાળ ભરેલો હોય ને તો આમ જમે તો બે હાથે જમે, બે હાથે જમાય. હવે બે હાથે જમે એટલું ઠીક, પણ જમતા ને તો કોણી સુધી રેલા ઉતરે અને પછી આમ ચાટે પાછા અહીંથી જીભ અડાડે, અડાડો આપણે લો એ ત્યારે માણસને ખબર ન પડે, પણ આવા પણ ચરિત્રો કરે અને ગમે તેવું કરે એ તો એ સમયે એમની ક્રિયા ગમવી. હે ન બોલાવવાનો એને બોલાવે, સરસ મજાનો કોઈ હાર કાઠી દરબારોને ઘોડો અને ઘોડી બહુ ગમતા. મહારાજની પાસે એક ઘોડો પણ હતો, રોજો ઘોડો, અને મહારાજ પોતે ઘેલામાં સ્નાન કરવા માટે ગયા છે, કાઠી દરબારો બધા સાથે છે. અને એ સમયને વિશે એક કોઈ ગરીબ બ્રાહ્મણ આવ્યો, એટલે મહારાજને બ્રાહ્મણો ગમતા હતા, મહારાજ બ્રાહ્મણોનું બહુ રાખતા હતા, સાચવતા હતા અદ્યપી પર્યંત. એટલે પછી તો મહારાજે બ્રાહ્મણને બોલાવ્યો કે શું તને કઈ તકલીફ છે? એને કહ્યું મહારાજ હું તો ગરીબ બ્રાહ્મણ છું ને દીકરી પરણાવવા લાયક થઈ છે, દીકરી પરણાવવાની છે ને કોઈ વ્યવસ્થા નથી, તો કંઈક મદદ કરો. મહારાજ જે ઘોડા ઉપર વિરાજમાન હતા ને એ ઘોડા ઉપરથી નીચે ઉતરી અને ઘોડાની સરક એટલે કે દોરી એને આપી કે કૃષ્ણાર્પણ કર્યો. દરબારો હા હા મહારાજ આવો જાતવાન ઘોડો. એ વખતે એની એ વખતની કિંમત છે જેમ અત્યારે સારંગપુર મંદિરની અંદર આપણી ગૌશાળા છે ને એવી રીતે ઘોડશાળ પણ છે, અને એ ઘોડશાળની અંદર અમુક ઘોડીઓ છે, આ માણકી ઘોડીની જાતો જે હોય ને એવી જ તાજળથી તાજણ તીખી આમ માણકીને શું કે કેસર બેરી બોદલીને ફૂલમાળ તાજણ તીખી વાંગળી નો ઘણો તાલ, આ બધી ઘોડીની જાતો છે. તો એવી ઘોડીની એક જાત અત્યારે ત્યાં આપણા સારંગપુર મંદિરની અંદર છે. એ ઘોડીને એક કોઈ હરી શું કહેવાય મુમુક્ષુ ઘોડીનો જાણકાર લેવા માટે આવ્યો હતો, અને એને કહ્યું કે આ ઘોડી વેચવી છે. તો આપણે કહ્યું કે આપણે તો કંઈ વેચવા માટે તો એ કરતા જ નથી, પણ બહુ ઓલું કર્યું ને એ કે હું 80,000 રૂપિયા આપું એક ઘોડીના, 80,000 રૂપિયા. અને ઘોડી પણ કેવી કે એક બાજુ રોડ ઉપર આ બાજુ ફિયાટ ગાડી ઊભી રાખી હોય, અને આ બાજુ ઘોડીનું નામ ત્યારે દેવમણી હતું, એ ઘોડી હતી એ દેવમણીને ઊભી રાખી હોય, અને પછી 1, 2, 3 કે બે ચાલુ કરે ને તો ગાડીથી આગળ નીકળી જાય ઘોડી એવી ચાલે, અને ચાલતી હોય ને તો ઉપર માણસ બેઠો હોય ને જેમ અહીંયા તમારા રોડ રસ્તાને મોટર સારી રીતે કેમ પાણીનો ગ્લાસ ઢળે નહીં એવી રીતે ઉપર બેઠેલો માણસ હોય ને પેટનું પાણી ન હલે એટલી ચાલથી ચાલી જાય, આમ આકાશમાંથી તારો ખરે ને એનો લીસોટો જેમ પડે ને એવી રીતે ચાલવા વાળી આવી ઘોડીઓ હોય. મહારાજની પાસે તો આવો એક ઘોડી માણકી અને આવો દૈવી ઘોડો હતો. એ ઘોડો મહારાજે જ્યારે પેલાને અર્પણ કર્યો ને તો કાઠીદર હા આમ શ્વાસ નીકળી ગયો, મહારાજ તમે આ શું કર્યું? આવું પણ ભગવાન કરે, કારણ કે ત્યાં કોઈ એને રોકી કે ટોકી ન શકે, તો એ બધું જ એ ગમવું. અને મહારાજની સાથે આ બધા સંતો જે છે સચ્ચિદાનંદ સ્વામી ને તમારે અહો
અદભુત બધા સંતો હા. એ સંતોની અંદર જે મુક્તાનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી છે, ગુણાતીતાનંદ સ્વામી ને નિષ્કોળાનંદ સ્વામી છે ને, એમ રોળાનંદ ને ગોળતીતાનંદ પણ એ જ મંડળની અંદર મહારાજની સાથે રહેતા હતા. એ બધા દાદાના દરબારની અંદર આવે ને જાય રે, અને એ સમયે બધાની વિશે દિવ્ય ભાવ રાખવો, એ બધાની વિશે નિર્દોષ બુદ્ધિ રાખવી ને એ બહુ અઘરું. દાદાના દરબારની અંદર આટલા બધા સંતો, એવી જ રીતે બધા મહેમાનો આવે, એ મહેમાનોની રસોઈ કરીને જમાડવાના. હવે 12 વાગ્યા સુધીમાં જે આવે ને તો વાંધો ન આવે, સવારથી શરૂ કર્યું રસોડું અને એ ચૂલામાં ધુમાડો ફૂંકવાનો. હવે એ ચોમાસાનો સમય હોય, લાકડા ભીના હોય, છાણા પલળી ગયા હોય, અને ચૂલાની અંદર નાખે ને એ જે ધુમાડો થાય ને એ વીતતી હોય તે જાણે, આપણને કાંઈ અહીંયા બેઠા બેઠા એનો કોઈ કશો ખબર પડે નહીં. પછી બહુ મુશ્કેલી, 2, 5, 15 નહીં 500 તો સાધુઓ, એની સામે બીજા હરિભક્તો આવે, એક એક મંડળ એક એક ગામમાં ગયો, એક એક જેને ઓળખતો હોય એક આવે તો 1000 માણસની દરરોજ રસોઈ બનાવવાની હાથી ટીપીને. અત્યારે છે એવા કુકર કે એવી સાધન સામગ્રી નહીં, એ બધું કરવાનું કેવું અઘરું પડે. અને એ પણ પાછા વળી કોક રોટલો 2 રોટલા ખાય ને, કોક સચ્ચિદાનંદ સ્વામી એકવાર આવ્યા અને મહારાજે કંઈ કથા કરી હશે અને કથાની અંદર ગોપીઓ દુર્વાસા ગોપીઓના 16,100 થાળ જમી જાય છે ને એ વાત કરી હશે. જીવુબા લાડુબા સભામાં બેઠા હતા અને એના મનની અંદર સંકલ્પ થયો, મહારાજે સારા ગપ્પા મારે છે ને કે 16,108 થાળ એક માણસ જમે. એક થાળની અંદર આપણો એક થાળ હોય અને એક થાળની અંદર 500 ગ્રામ કે 1 કિલો વજન હોય તો કેટલા 16 ટન વજન થાય. એક મોટી લેલન ખટારો ટ્રક ભરાય ને એટલું એક માણસ ખાય, આ તો કઈ ખોટું જ કહેવાય ને. આવું ખાલી સંકલ્પ થયો ને તે શ્રીજી મહારાજે સચ્ચિદાનંદ સ્વામી જે લક્ષ્મીવાડીની અંદર સિદ્ધાનંદ સ્વામી અને સચ્ચિદાનંદ સ્વામી દાદા ખાચરની વાડી સંભાળતા હતા અને વાડીની અંદર શાકભાજી ફળ ફૂલ અને આ બધું જે થયું હોય એ મહારાજની આજ્ઞાથી ત્યાં બધું દેખભાળ રાખતા હતા. તે દરરોજ તો એનું ભાત જાય એટલે કે ટિફિન જાય, ટિફિન શબ્દ તમે સમજો એટલે બોલું છું, બાકી તો કપડાની અંદર 2 રોટલા મરચું કે શાક મોકલે એને ભાત કહેવાય, ભાથું. તો એ ભાથું લઈને જાય ને એ ખાઈ લેતા હોય. પરંતુ મહારાજે કહ્યું, સ્વામી તમે કેમ દરબારમાં જમવા આવતા નથી? તો કે મહારાજ અમે તો ત્યાં લક્ષ્મીવાડીએ સેવામાં હોઈએ એટલે અમને સમય મળે નહીં ને, અમારે તો એ ટાઈમે ત્યાં બધું કામ આવવું હોય એટલે ત્યાં ભાથું અમારું આવે છે ને અમે જમીએ છીએ. મારે કે તમે કોકવાર તો જમવા આવો. તો સારું, કોકવાર એવું હશે ત્યારે આવીશું. એટલે આવ્યા જમવા તો આ બાજુ ઠાકોરજીનો થાળ ગયો છે અને સચ્ચિદાનંદ સ્વામી આવ્યા 12 વાગે એટલે પંક્તિ પડવાની થોડીક વાર હશે. એટલે શ્રીજી મહારાજને મોટા ભાઈ પણ કહેતા હતા સચ્ચિદાનંદ સ્વામીને. તો મોટા ભાઈ આવ્યા એટલે મહારાજે કહ્યું, એટલે મહારાજના દર્શન કર્યા પછી કહ્યું કે મહારાજ હું આ જમવા આવ્યો છું. મહારાજ કે જાઓ દરબાર ગઢની અંદર, આ બાજુ 500 પરમહંસો એ ત્યાં છે, વિચરણમાં નથી ગયા એટલે એની રસોઈ બનાવેલી છે અને બીજા મહેમાનો હોય એની પણ રસોઈ, મને લાગે 700 કે 1000 માણસને આપણે રસોઈ ગણીએ, એટલા માણસની રસોઈ બનાવેલી છે. સચ્ચિદાનંદ સ્વામી આવ્યા કે ભાઈ મને થોડી ભૂખ લાગી છે, લાવો મારે જલ્દી જવું છે જે હોય. તો બેઠા તો કોઈ વર્ણન કરતા કે છે કે ઉભડક પગે આમ જલ્દી જવું હોય ને આમ ઊભા પગે કરી અને જલ્દી જલ્દી ખાઈને નીકળી જવું એવી રીતે બેઠા. તો દરબારગઢમાંથી રોટલા ને શાક ને જે કંઈ હતું એ બધું લાવવા માંડ્યા. તો લાવ્યા ને તો જેટલા માણસનું બનાવ્યું હતું ને બધું સ્વાહા કરી ગયા, કશું કાંઈ જ વધ્યું નહીં. અને એ સમયે હજી આ તો બેઠા હતા, બાજી પાણી હતું તો પાણી પીધું, પાણી પીધું ને પછી પણ કઈ હતું નહીં. કઈ હવે છે કે? તો કે ના. એટલે ઉભા થઈને મહારાજના દર્શન ગયા. મહારાજ કે જમ્યા હતા કે અડધું જમ્યા કે હવે બીજું તો એ લોકોને કઈક હજી બનાવે છે. તો પછી કે વાડીએ ભાતું મોકલજો, કે હવે કે અમને અહીંયા મજા નહીં આવે, કે વાડીએ ભાતું મોકલજો. હવે આવા સંતો જયારે ચરિત્ર કરે અને આવી બધી ક્રિયાઓ આંખથી જોવાની હોય, સાંભળવાની મજા આવે, સાંભળવામાં આનંદ આવે, પણ ખરેખર આવું થાય ને ત્યારે એને વિશે દિવ્ય ભાવ રાખવો અને એને બધું સમજવું કે જે જે લીલા કરો તમે લાલ તેને સમજું અલૌકિક ખ્યાલ, સતસંગી જે તમારા કાવે તેનો કેદી અભાવ ન આવે. આટલા રોટલા ને શાક જમી ગયા એ ફરી દરબારમાં આવે ત્યારે એને કઈ દ્રષ્ટિથી જોવામાં આવે? હે, એ જયારે દરબારમાં આવે તો આવ્યો કે હે, બરાબર ને? આપણે તો વાત સાંભળીએ ને કોઈ માણસ આવે ને તો પણ એનો અવગુણ કે એનો અભાવ આપણી દ્રષ્ટિમાંથી જતો નથી. આ તો મૂર્તિમાન જોયું હોય અને આવે તો
પણ આ એક કુટુંબ છે, દિવ્ય કુટુંબ છે કે મહારાજને વિશે ખરેખર એવી રીતે ખોવાઈ ગયું છે, જોડાઈ ગયેલું છે કે સંતો ભક્તો કોઈ પણ પ્રકારની એવી ક્રિયા કરે, આવે જાય, રમે જમે, બપોરે બે વાગે કોઈનું મંડળ આવે અને એને જમવાનું હોય, રાત્રે સુઈ ગયા પછી કોઈ આવે અને ગમે ત્યારે આવે ને જમાડે. અને મહારાજ પણ કેવા ચરિત્ર કરે, કેલાના કાંઠે સ્નાન કરવા ગયા અને ખાખી બાવાઓ જે અમારા માટે અત્યંત અમારા હિતેચ્છુઓ હતા, હા, સ્વામિનારાયણના સંતોના અત્યંત હિતેચ્છુ એને જોવે ને ત્યાં જ માર મારે અને એને કેમે કરીને એનું નખો જ નીકળી જાય ને એવી રીતે ખાઈ ખપુચીને પાછળ પડેલો જે ભેગ, એમાંના એક ભેખધારી બાવાઓ ઘેલા નદીમાં મારા સ્નાન કરતા ને ત્યાં આગળ આવીને ઉભા રહ્યા. આવીને ઉભા રહ્યા તો સામે મોટી ડેલીના માલિક જીવા બાપુ પણ છે અને મહારાજે જીવા ખાચરને કહ્યું કે બાપુ આ બધા બાવાઓ આ વરસાદનું સિઝન છે ને બિચારા પરળે છે તો એને કંઈક આશરો આપીએ. ત્યારે જીવા ખાચર કે મહારાજ આ તો બધા અડબંગી બાવા કહેવાય, આને કોઈ દિવસ આશરો અપાય નહીં, એને કંઈ સ્થાન અપાય નહીં, એ તો સ્થાન ભ્રષ્ટાનસો બનતે, એ તો એની રીતે રખડી ખાય ને એ જ બરાબર છે કે એને કશું કંઈ કરવાનું હોય નહીં. અને ખરેખર આપણે ભલા માટે નથી કહેતા, પરંતુ એવા જે હોય ને એને કંઈ આપે ને

જી, એના દર્શન પણ ન થાય ને તો ન કરાય, એ આમ જતા ને આંખ બંધ કરી દેવી ને પુણ્ય કહેવાય. આવા જે સાધુઓ હતા, સંત ભેખલિયારું દ્વેષ કરે લવલેશ વિચાર ન હોવતા હે, ઘટ ભીતર માહી તો મેલ ભર્યા અરુ બહાર સે તન ધોવતા હે, તેરી અંતર જાલ જપી નહી કામ કી રામ કી કે લીએ રોવતા હે, બ્રહ્માનંદ કે માહી સે મન મુંડે બિન મુંડ મુંડે ક્યાં હોવતા. આવા જે સાધુઓ એને જમાડવાથી પણ શું ફાયદો અને એને આશરો આપવાથી પણ શું ફાયદો, કોક વ્યક્તિ એનામાં ખેંચાય કે એની વાત સાંભળે ને તો એ નરકે જાય, જાય નરકે વગાડતા ઢોલ, નરકે તો જાય પણ ઢોલ વગાડતા વગાડતા, પણ ક્યાં નરકમાં. તો એટલા માટે જીવા ખાચરે જે જવાબ આપ્યો આમ તો સારો જ કહેવાય, પણ હવે જીવા ખાચરનું સ્ટેટસ લેવલ ક્યાં છે અને દાદાનું લેવલ ક્યાં છે એ મહારાજને બતાવવું છે. જીવા ખાચર પછી મહારાજે દાદાને કહ્યું કે દાદા આ બાવાઓ બિચારા પરળે છે અને આવી રીતે એને રહેવાનું કોઈ સ્થાન નથી, તો આપણે એને ક્યાં ઉતારો આપશું. દાદા કહે છે મહારાજ અમારા દરબારમાં, તો એનો દરબાર તો એક જ છે ને, એ જે દરબાર છે જેમાં સ્વામિનારાયણ ભગવાન ખુદ રહે છે, સંતો રહે છે, દાદાનું કુટુંબ પણ એ જ દરબારમાં રહે છે. ઉતરાદા બારના જે ઓરડા છે એ ઓરડા ખાલી કરેલા, ઉગમના બારના ઓરડા ખાલી કરેલા, બાકીના જે બે ઓરડા એટલે કે અત્યારે જે ગોપીનાથજીનું મંદિર છે એ પાંચું બારના ઓરડા કહેવાય, એમાં દાદાનું કુટુંબ રહેતું હતું. અને એવી રીતે ઉગમના બારના ઓરડાની બાજુમાં પણ બીજા બે ઓરડાઓ હતા જ્યાં નરહરિ નેત્રા તાણે અત્યારે એક છત્રી કરેલી છે, મહારાજે કુટુંબીજનો સાથે છાસ વલોવે એ ઓરડાની જગ્યાએ દાદા ખાચરનું કુટુંબ રહેતું હતું. હવે આ સાધુ આવ્યા એને મહારાજે પૂછ્યું ક્યાં રાખવા, તો કે અમારા દરબારમાં. તો દરબારમાં રાખીએ તો કોણ ખાલી કરશે, ભગવાન ખાલી કરશે, સંતો રહે છે ખાલી થશે, કોને ખાલી કરવાનું આવ્યું. મહારાજે તરત જ પ્રશ્ન પૂછ્યો તો તમે ક્યાં રહેશો, જ્યારે તમારા દરબારમાં આવે તો તમે ક્યાં રહેશો. દાદા ખાચર કે મહારાજ હું તો સાધુ ભેળો રહીશ. તો તમે સાધુ ભેળા રહેશો પણ તમારા ઘરેથી ક્યાં રહેશે, એ તો બરાબર ને, એને ક્યાં રહેશે. તમારા કુટુંબી જો ઘરેથી તો હજી વાર છે, પણ એમના જે આપણું કે સુરપ્રભાત તમારા માતુશ્રી એ બધા ક્યાં રહેશે. ત્યારે એને કહ્યું મહારાજ એ તો બધા બહેનોની ભેગા જ રહેશે બધા. તો આવું જ્યારે સમર્પણ અને મહારાજનું વચન નીચે ન પડવા દેવાની તૈયારી જાણીને ત્યારે મહારાજે એના પર કરુણા દ્રષ્ટિ કરી કે દાદો તે દાદો, અમારા મુખેથી ગમે તેવું વચન નીકળે ને પણ દાદો નીચે ન પડવા દે. મહારાજ ગઢડાથી બોટાદ તરફ આવી રહ્યા છે, ગાડામાં વિરાજમાન છે. જે ગાડાની અંદર બેઠા હોય ને અને આપણે કોઈ પણ જગ્યાએ સ્થાન લઈએ ને તો બે પાંચ મિનિટની અંદર આપણને એ અનુકૂળ છે કે નહીં તરત ખબર પડે, પછી કંઈ કલાક પછી ખબર પડે કે આ બરાબર નથી હું બેઠો એવું કંઈ થાય. તો મહારાજ ગઢડાથી ગાડામાં બેઠા છે, બે કલાક સુધી એ ગાડામાં બેઠા, બોટાદ આવવાની તૈયારી છે ને. દાદાને કહેલા દાદા, તો કે હા, તો આ ગાડું જરા સાંકડું પડે છે કે જરા ખેંચ તો મોટું થાય, ઇલેસ્ટિકનું હશે એટલે ખેંચે તો મોટું થાય. હે, પણ એક આટલી પણ શંકા કર્યા વગર દાદા તરત જ નીચે ઉતરે છે અને ગાડાને આમ ખેંચે છે જાણે હમણાં મોટું થવાનું હોય ને, અને થોડોક પ્રયત્ન કર્યો ને મહારાજ કે હા કે હવે બરાબર છે. લ્યો તો આપણને હસવું આવે, ખસવું આવે કે આપણને લાગે શું આને કહેવાય, પણ દાદાના મનની અંદર થાંભલાને વિચાર કે વિકાર થાય ને તો શ્રીજીના વચનની અંદર એને વિચાર કે વિકાર થાય. મહારાજ જેમ કે ને એની જીભ વળે ને એમ દાદાનો દેહ વળે, ત્યારે મહારાજ એવા ભક્તને વશ છે. મેં વાલો વશ કીધા, મુજને વાલે વશ કીધી. ભગવાન એવા ભક્તોની ભક્તિ જોઈ અને એને વશ થઈ જાય, એના થઈ જાય છે. અને પછી કીધું એ યથા મામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યમ, જે ભક્ત મને જેટલા યાદ કરે ને હું એને એટલો યાદ કરું. તો મહારાજ આવી આ કુટુંબની ભક્તિ જોઈ અને એને યાદ કરે છે. દાદા ખાચરને મહારાજ કહે છે કે દાદા તારી પાસે આ ગરાસ છે. તો કે તારે હવે ગરાસને શું કરવો, તું તો આખો દિવસ અમારી સાથે જ રહેશ, તું તો ભક્ત છો. દાદા હજી સમજ્યા નથી એટલે મહારાજની સામે આમ દિનાધીનપણે જોઈ રહ્યા છે કે ભગવાન મને જેમ કે ને હું કરી નાખું. અને મહારાજના મુખમાંથી વચન આવે કે તમારો ગરાસ છે ને તમારી બહેનોને આપી દો. ઓકે, જ્યારે હું જો ગરાસને કાંઈ ન કરવાનું, મારી બહેનો આખો દી મારી સામે જ તમારી સામે જ બેહી રહેશે ને તો એ શું કરવાની છે, એવો પ્રશ્ન થાય કે નહીં. બરાબર ને,
જો હું ગરાસ ન ચલાવી શકતો હોઉં, રાજકારભાર બરાબર ન ચલાવી શકતા હો, તો બેનો શું કરવાની છે? એ તો આખો દિવસ મારા કરતા પણ વધારે પ્રભુ પરાયણ જીવન જીવે છે, તો એને વળી શું આવડે? મને તો તમે પણ રાજવિદ્યા શીખવી છે, અશ્વવિદ્યા શીખવી છે, અને તમે કંઈક આમાં પારંગત કર્યો છે. અને એમ જ તો ક્ષત્રિય બચ્ચો કહેવાય ને, એના જન્મથી જ તે પુત્રના લક્ષણ પારણામાંથી, એમાં તો એને એવી શક્તિ હોય જ. એને આગળથી પણ મહારાજ ગરાસ લેવાની જ્યારે વાત કરે, ત્યારે દાદાના મનની અંદર આવી શંકા, આવા વિચાર કે આવું મનન થતું નથી કે મહારાજ તમે મારી પાસેથી ગરાસ લઈને શું કરશો અથવા કોને આપશો? મહારાજ કહે છે કે બેનોને ગરાસ આપી દે. હા મહારાજ, બેનોને આપી દીધો. અને બેનોને આપી દેવાની હા પાડી તો મહારાજ બીજો પ્રશ્ન, તમે શું કરશો મહારાજ, તમે કહો એમ. તો મહારાજ કે બેનોને ગરાસ આપી દે ને, એના કારભારી એટલે કે નોકર તરીકે, આ કારભારી શબ્દ સારો કહેવાય, પણ એટલે એના ત્યાં નોકર, કોઈ પણ વ્યક્તિને ત્યાં, કોઈ મોટો શેઠની આખી કંપની ચાલતી હોય એમાં તમે મેનેજર હો, મેનેજર શબ્દ એટલે તમારે બધું મેનેજ કરવાનું, પણ એના તો નોકર ને, એ કેમ તો કરવાનું ને. એવી રીતે દાદા ખાચરને કહે છે કે તમે આ ગરાસ બહેનોને આપી દો અને પછી બહેનોને ત્યાં તમે નોકર તરીકે રહો. સખી જેમ વાળે તેમ વળીએ, બોલવું સારું લાગે. યોગી બાબાએ કીધું ને કે ગમે તેવા વેગમાં તો કોઈ વાળે તો કટ વળી જવું, પણ કોક વાર વળજો ને ખબર પડે. હે, વાળવું સારું લાગે પણ વળવું નહીં. હા, મેં એવું સાંભળેલું કે જાપાનની અંદર જે ટ્રેન છે ABG કે એવું કંઈક નામ કહે છે, અને એક એક પાટા ઉપર ચાલે છે અને પૃથ્વીથી થોડીક ઉપર ચાલે છે. હવે એ જે પાટા ઉપર ચાલતી હતી ને જ્યારે, ત્યારે એની સ્પીડ 300 માઇલની હતી એક કલાકની. પાટા ઉપર ચાલતી ટ્રેન, તમારું ડાકોટા પ્લેન ઉડે ને અહીંયા, એની જેમ કલાકની સ્પીડ હોય ને એટલી ટ્રેનની સ્પીડ એક કલાકની. એ આખો લેખ આવેલો છે જ્યારે ટ્રેન શરૂ થઈ ત્યારે. અને પછી એમાં છેલ્લે એણે લખેલું કે પૃથ્વી ઉપર હવે આનાથી કોઈ વધારે સ્પીડી ટ્રેન બની નહીં શકે. એટલે કોઈ વાંચવાવાળો એને થાય ને મનમાં, હું એના બાપની મોનોપોલી છે, અમેરિકાવાળા ના બનાવે કંઈ એનાથી વધારે. પણ એણે લખ્યું હતું કે હવે દુનિયાની અંદર આનાથી વધારે સ્પીડી ટ્રેન કોઈ પાટા ઉપર ચાલવાળી બની નહીં શકે. પણ નીચે કારણ બતાવ્યું હતું એટલા માટે નહીં બની શકે કે આ ટ્રેન જ્યારે પાટા ઉપર દોડે ને ત્યારે પાટો જે સીધો સ્ટ્રેટ હોય ત્યારે તો હવે વાંધો આવતો નથી, પણ જ્યારે ટ્રેન ટર્ન લે ને ત્યારે પાટો બેન્ડ વળી જાય છે. એટલે કે પૃથ્વી ઉપર એવું કોઈ લોખંડ, એવું લોહ તત્વ નથી કે જે વધારે આનાથી ક્ષમતા ધરાવે. એવું કોઈ મિશ્રણ કરે અને કંઈક એવી નવી ધાતુ શોધાય અથવા તો કંઈક મિશ્રણ કરીને પછી નવો પાટો બને તો બને, બાકી આ જે ધાતુ છે એના આનાથી વધારે સ્પીડી ટ્રેન હવે બનશે નહીં. આ તો એક ખાલી લોકની અંદર બની ગયેલી વાત, પણ એ જ વાત છેલ્લાના 35ના વચનામૃતમાં મહારાજે લખી છે. પ્રકૃતિ મરોડ્યાનું વચનામૃત છે, વચનામૃતનું ટાઇટલ જ છે પ્રકૃતિ મરોડ્યાનું, કે જ્યારે કોઈ આપણી પ્રકૃતિને મરોડે ને. તમે તમારા ઘરની અંદર જમવા માટે બેસતા ને ડાઇનિંગ ટેબલ ઉપર, આ ખુરશી ઉપર બેઠા ને અહીંયા ભગરી ને બિહાર જ ખબર પડે, બહુ અઘરું છે. આપણે જે નક્કી કર્યું એમાંથી કોઈ ફેરવે ને તો સૌથી અઘરામાં અઘરું જો કોઈ કામ હોય ને દુનિયાની અંદર આપણા મનનું મરોડાય ને ત્યારે. જીવ પ્રાણી માત્રને ખોટું લાગે એનું કારણ તમે જોજો. આપણે આ દરવાજેથી આવું ન આવવા દેતો, આપણે અહીંયા બેસવું ન બેસવા દેતો, અહીંયા ઉભું રહેવું ન ઉભા, અહીંયા કાર પાર્ક કરવી ન કરવા દેતો. જ્યાં પણ મનનું મરોડાય ને ત્યાં જ મુશ્કેલી થાય. બસ મુશ્કેલી એટલે મનનું મરોડાવું, મનનું મરોડે એટલે મુશ્કેલી આવે જ. મહારાજે અહીંયા તો જાણી જાણીને એના મનનું મરોડ્યું છે, પરંતુ કઈ નહીં, બહેનોને ગરાસ આપી દીધા પછી મહારાજ કે તમે ગરાસને શું કરશો? હાથ જોડીને ઉભું રહેવાનું, હાથ જોડી રે રહીએ હરીને હજુર. બસ મહારાજની મરજી, મરજી જોઈ મહારાજના મનની ઉભા રહીએ આઠું જામ. જે ન ગમે જગદીશને જાણો તેનું ન પૂછીએ ઠામ. ભગવાનને જે ન ગમતું હોય ને એ આ દેહ કરીને મન કર્મ વચન નથી કરવું, એવા દ્રઢાવ સાથે ભક્તિ કરીયા. મહારાજ કે તમે આ ગરાસને શું કરશો? મહારાજ કે આપ કહો એમ. તો કે તમે ગરાસ પાછો આપી દો. પાછો આપી દીધો. અને આ તો એમ કે ભાઈને એને આપ્યો, બીજા કોકને આપ્યો, તો અરે બીજાને શું ગમે તેને આપી દીધો હોત ને તો પણ એના મનમાં શંકા ન થાત કે ભગવાને અમારી પાસે લઈને આને શું આપ્યો. એ તો સમર્થ છે, સમગ્ર પૃથ્વીના અધિપતિ છે. જો હું તમે આપણે સૌ પણ ભગવાન બોલીએ છીએ,
ભગવાન એટલે શું કોણ એ થોડુંક જાણીએ પણ છીએ, પરંતુ એને સત્ય અર્થમાં જો જાણીએ ને તો ભગવાનની શક્તિ કેટલી હોય. ભારતની વાત કરું ને તો ભારતની અંદર પણ નાના નાના બાળકો હોય ને એને હવે થોડોક અંગ્રેજી શબ્દ, કુટુંબીજનો ભલે સાવ સૌરાષ્ટ્રમાં જ્યાં અંગ્રેજીનું ચલણ ન હોય ને ત્યાં પણ આ એક શબ્દ આવી ગયો છે. ઘરની અંદર કોઈક મહેમાન હોય ને તો પહેલા એવું કહેતો જાય ત્યારે આવજો, આવે ત્યારે આવજો કહેવાય, આવો એમ કહેવાય, અને જાવ ત્યારે જો શબ્દ વધારે લાગે આવજો. નાનો છોકરો હોય ને એને આમ હાથ કે ટાટા, બરાબર ને, ટાટા એટલે આવજો, ટાટા એટલે નાનું છોકરું હોય ને ઘરમાં બોલે ને તો શું કહેવાય, ટાટા એટલે આવજો. પણ 16 વર્ષનો છોકરો બોલે ટાટા એટલે, તો ટાટા બોલે ને તો ભારતની અંદર ટાટા બિરલા અંબાણી એ બધા છે ને મોટા ઉદ્યોગપતિ છે, એટલે એને ખબર પડે કે ટાટા એટલે ઘરે કોઈ મહેમાન આવે કે જાય એ ટાઈમે આમ હાથ ઊંચો કર્યો ને તો ટાટા એટલે આવજો કહેવાય. પણ વાત વાતમાં ટાટા બોલ્યા ને તો ટાટા એટલે આવજો ન કહેવાય, ટાટા એટલે ભારતના એક ઉદ્યોગપતિ. અને ભારતની અંદર મોટી ભાગે ઘણી બધી ગાડીઓ અને બધા પેટ્રોલ પંપની અંદર બધા મશીનો જે હોય છે ને બધા ટાટાના બનાવેલા હોય છે. ટાટાની કેટલી બધી પ્રોડક્ટ્સ છે કે જે ભારતની અંદર ખૂબ અગ્ર સ્થાને આવે છે. તો એ ટાટા શબ્દ આવે ને તો નવયુવાન હોય ને એના મનમાં આમ ટાટા જેવું થવું છે એવું, એટલે કે પૈસા હવે એ તો એટલું જાણે, પણ ખરેખર જે ટાટાનું એની વેબસાઇટમાંથી કે ઓલું આખું એનું શું કહેવાય એની કેટલી બધી કંપનીઓ છે અને એની માલ મિલકત કેટલી ને કેટલા ઓલાથી જાણતો હોય ને ટાટા શબ્દ બોલે તો હે એને ખબર પડે કે તને ટાટાનો પાર્ટનરશીપ બનાવવામાં આવે તો રાજી થાય કે કુરાજી, હે ટાટામાં તને 50% પાર્ટનરશીપ આપવામાં આવે છે અને 50% તારો ભાગ, પછી એને કાંઈ કરવાનું રહે? તો આ તો એક લૌકિક સમજણીએ કરીએ ને એટલે, બાકી ભગવાનની આગળ તો ટાટા બિરલાની પણ શું ગણતરી. તો એવી રીતે જ્યારે ભગવાન શબ્દ આપણે બોલીએ છીએ ને તો એ ભગવાનની શક્તિ અનંત કોટી બ્રહ્માંડની અંદર છે. એ ભગવાન કહે છે કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય, એ ભગવાન કહે છે કે અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય. અગણિત વિશ્વની, આ એક વિશ્વની નહીં પણ અગણિત વિશ્વ છે, એના જેટલા જીવ પ્રાણી માત્ર કોને ક્યાં જન્મ આપવો, કેવી જગ્યાએ આપવો, સુખી કરવો દુઃખી કરવો, એ દરેકના કર્મ ફળ પ્રમાણે મારે કોને ક્યાં મૂકવો એ બધું જ હું કમ્પ્યુટરાઇઝ કરીને બેઠો છું. આ મારી શક્તિ છે અને મારી જાણ બારું એટલું પણ કોઈ બોલ્યું નથી. એવા જે ભગવાન એને પોતે સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ જાણે, પછી એને માટે આવું કંઈ કરવાનું આવે એને દેવાનું આવે કે એનું ઓલામાં કશું કંઈ ફેરફાર થાય. પણ એ ખરેખર સાચા અર્થમાં જ્યારે ભગવાનપણાનો નિશ્ચય થાય ને ત્યારે મીરા નરસિંહ આ બધાની વાતો આપણે જે ગાથાઓ ગાઈએ છીએ ને આ રીતે તત્વે સહિત ભગવાનને એણે જાણ્યા. એવી રીતે શ્રીજીના સાનિધ્યમાં 500 પરમહંસ અથવા તો એભલ પરિવાર ભગવાનને જે પોતાને ત્યાં રાખે છે પધરાવ્યા છે ને, તો એ ભગવાન શબ્દ હું કે તમે બોલી ગયા ને એવી રીતે નહીં પણ આવા મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે, શિક્ષાપત્રીમાં દરરોજ વાંચીએ છીએ ને કે ભગવાનની ભક્તિ મહાત્મ જ્ઞાને યુક્ત કરવી, આ મહાત્મ અને આવું ભગવાન છે એનું એક જ્ઞાન એને સહિત ભક્તિ કરવી ને એ મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. પછી જ્ઞાનમાં તો એમનું સ્વરૂપ પૃથ્વી ઉપર પ્રગટ છે એ બધું ઘણું આગળ આવે છે વિવરણમાં, પણ કહેવાનું છું કે આવા તત્વ સહિત આ પરિવાર મહારાજને જાણતો હતો, એટલા માટે મહારાજ એને જેમ કે ગરાસ લખવાનો કહે તો લખી આપે, આપી દેવાનો કહે તો આપી દે, જે કંઈ કરવાનું કહે એ બધું જ કરવા માટે આ પ્રમાણે આ પરિવારની તૈયારી હતી. તો એવી રીતે ભગવાનની અંદર જોડાયેલો આખો આ એબલ પરિવાર છે. ભગવાન એની પળે પળે પરીક્ષા કરે છે પણ પ્રત્યેક પરીક્ષાની અંદર 100માંથી 100 માર્ક્સ લઈ અને પહેલા નંબરે પાસ થાય છે. આગળની કથા અને વાત આપણે આવતીકાલે જોઈશું. સજાન

श्री स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण हरे स्वामी बात करी जे। भगवान की स्तुति करी पण पोताने पतित ने अधम मानू नहीं। या साइकोलॉजी की दृष्टिए पण आपे આપણે અધિક માનવું એટલે ગડબડ સરળવાળું માનવું નહીં। આપણે તો સારા છીએ, ભગવાનના ભક્ત છીએ અને ભગવાનના દાસના દાસ છીએ એવી રીતે માનવું, પણ પતિત કે અધમ માનવું નહીં। ભગવાન સ્તુતિ કરી અને પોતાના પતિને અધમ માનવું નહીં, એમ કે ભલે દોષ હોય એની ના નથી, પણ છતાંય એટલું બધું માનવું નહીં। સાવ તરીએ બેસી જઈએ એવું માનવું નહીં, પોતામાં કંઈક તો છે જ, નહીં તો આ સત્સંગનો જોગ ના થાય। તો પોતાને ભલે દોષ હોય, દોષ આવે, પણ એટલું બધું આપણે પોતાને માનવું નહીં। ભગવાન જુતી કરી પોતાના પતિને અધમ માનવું નહીં। કેમ જી? એમ માને તો જીવમાં બળ રહે નહીં અને જીવ જ્ઞાની પામી જાય। જેવા સ્વામી તો પરના પર છે, આ બધી વિદ્યાઓ જે આમાં સાયકોલોજીને બધું ગાય આવે એ બધાથી પર છે। કેટલું સુંદર સાક્ષાત્કાર છે, ટૂંકમાં સ્વામીને સાક્ષાત્કાર છે એટલે બધું જોઈ શકે છે, બધું જાણી શકે છે અને એમાંથી તારવીને જે વાત કરવાની હોય એ વાત આપણને કરે કે આપણે તો ભગવાન મળ્યા છે તે પતિત સા સારું માનીએ। આપણે ભગવાન મળ્યા છે તો કોઈ આપણે કાંઈ સમજ્યા જ નથી એવું થઈ જાય। આપણે તો કૃતાર્થ માનવું, જેવું આપણે તો કૃતાર્થ માનવું, આપણે બળમાં રહેવું, ભલે દોષ છે દોષને બાજુમાં રાખવું અને દોષ ને ગણકારવાને એવું નહીં, દોષને સમજી રાખવું અમારામાં દોષ છે, પણ એને લીધે તમે 100% બધું ગુનો હોય અને પછી એક દોષને લીધે આપણે બધા 99% દોષિત થઈ જઈએ, ઠરીએ એ ના હોય। સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે। મોહા મોહ મિલે નિજ પ્રીતમ, કોણ પત્યાર કરે પત્યાશે, તેમાં શું કહેવું છે? કાગળના લખનારા મળ્યા તે પછી એ કાગળનું શું કામ? તેમાં આપણને પ્રગટ સંત મળ્યા છે, હવે શું બાકી રહ્યું? જે સ્વામી પોતાના સંઘની વાત કરી, એ પોતાના સંઘમાં જે આવે એ કેટલો મોટો માણસ કહેવાય। સ્વામી તો મોટા છે જ, પણ એના સંઘમાં આવે, એને સ્પર્શ થાય, દર્શન થાય તો પણ એની મોટા સ્વામી કહેવાય। અને છે જ, આપણે મોટાના સંગે આપણે મોટા થઈ જઈએ। કાગળને લખનારા મળ્યા તે પછી કાગળનું શું કામ છે? આપણે કાગળને આપણે ચિઠ્ઠી આવે, એકવાર સ્વામી યોગી બાબા પાસે ચિઠ્ઠી આવી તો મળી ગયા હતા અને પાછળથી ચિઠ્ઠી આવી, હવે ચિઠ્ઠીનું શું કામ છે? પોતે મળ્યા એટલે સ્વામી કહ્યું કે
ચિઠ્ઠી પ્રગટ સંત મળ્યા તે ચિઠ્ઠીનું શું કામ છે? એટલે એ બીજું બધું પ્રગટની ઓળખાણ એ મહત્વનું છે, ચિઠ્ઠીની મહત્વનું નથી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીજે. આજ તો મહારાજ કહે સૌને ભીડામાં લેવા છે ને સૌને એકાંતિક કરવા છે, ને વાસના હશે તો સૂર્યના લોકમાં થઈને બારીને લઈ જઈશું. સ્વામી આ વાત કરી, આજ તો મારે કહે સૌને ભીડામાં લેવા છે. એ તો સત્સંગમાં આવ્યો અને સહેજ આપણે અંદર પ્રવેશ કર્યો તો ભીડો પડે જ, અનેક રીતનો ભીડો, અને કેટલા ભીડા એવા હોય તો તમને ખબર ન પડે. આપણે પોતે પણ અણગમો હોય એ ભીડો, પણ સ્વામીએ કહ્યું કે આપ સૌને એકાંતિક કરવા છે. સ્વામી ભીડામાં લેવાની વાત છે, બીજા ભીડામાં આવે. જો આ કોરોનો વાયરસમાં આ બધા ભીડામાં આવી ગયા છે એક ઝપટો બધાની, તો એ ભીડો નહીં, આ ભીડામાં તો એકાંતિક કરવા છે, ભગવાનને એકાંતિક કરવા છે. એટલા માટે ભીડો આપીએ છીએ. એ આ જો આ કસરત કરીએ છીએ આપણે તે ભીડો જ પડે છે ને, પણ એ કસરત છે એ લાભમાં છે. આપણે બીજો શ્રમ કરીએ એ કસરત નહીં, એમાં તો ભીડો પડે, એમાં મનને તનને બધાને ભીડો પડે. પણ જે લાભમાં હોય, જે મહારાજે કહ્યું કે ટૂંકમાં કંઈ આપવું છે મહારાજને, એના બદલામાં આનંદ ઘણું આપવું છે, એટલા માટે મહારાજ આ ભીડો આપે છે. ભીડો છે એ ગુણરૂપ છે, દોષરૂપ નથી. આજ તો મહારાજ કે સૌને ભીડામાં લેવા છે ને સૌને એકાંતિક કરવા છે, ટૂંકમાં એ છે, બધાને એકાંતિક કરવા છે, એવો ભીડો આપવો છે. ને વાસના હશે તો સૂર્યના લોકમાં થઈને બાળીને લઈ જઈશું. અને વાસના તો વાસનાનું દુઃખ છે, આપણે જરાક વાસના હોય તો દેહ ધરવો પડે, ગમ્યો હોય એકાંતિક હોય, પણ જો જરાક વાસના રહી ગઈ તો પાછું દેહ ધરવું પડે. તો એ બધામાંથી મુક્ત કરીને ચોખ્ખા ચમ કરીને શ્રીજી મહારાજે ગુણાતીરામ સાહેબ કહ્યું કે આપણે એકાંતિક કરવા છે સૂર્ય લોકમાં. એટલે ટૂંકમાં આપણે ઉર્ધ્વગતિ તો કેટલી બધી ઉર્ધ્વગતિ, સામાન્ય નહીં, 10 અને 11 એટલે ઉપર કહેવાય, પણ આ તો 10 માંથી કરોડ એ આંકડો કેટલો? જો 10 ને 11 એ અધિક છે, પણ 10 માં કરોડ હોય એ કેટલું બધું અધિક. તો સ્વામીએ કહ્યું કે એવું અમારે તમને કરવા છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીજે. ધર્મશાળા હતી તે પાડીને ફરી કરી, તે પ્રથમની દેખાતી નથી. એમ પ્રકૃતિનું કાર્ય સરે નાશ કરી નાખવું તેનું નામ સાંખ્ય કહેવાય. મનથી જો આપણે આ ઘણું બધું ફેરફાર થયું છે આ સત્સંગમાં, મકાનોમાં એક તોડીને બીજું મકાન કહીએ તો પ્રથમ તો દેખાતું જ નથી. આપણને કલ્પના કરીએ તો જૂનું મકાન હોય, જૂનું ધર્મશાળા હોય, એ કંઈ ખ્યાલ પણ નથી આવતું. તો મહારાજ કહ્યું કે સ્વામીએ કહ્યું કે જેમ પ્રકૃતિનું કાર્યમાં માલ માનવું નહીં, એમ પ્રકૃતિનું કાર્ય સરે નાશ કરી નાખવું તેનું નામ સાંખ્ય કહેવાય.
એ તો આપણે કેટલા દેહ બદલ્યા છે, એક આ દેહ નથી, પણ જે દેહ મળ્યો એમાં ચોંટી જઈએ છે એ અજ્ઞાન છે. તો એટલે આમ સ્વામીએ કહ્યું કે પ્રકૃતિનું કાર્ય છે બધું નાશ કરી નાખવું છે જ નહીં, અને તે મોટી દ્રષ્ટિ હોય, અક્ષરની દ્રષ્ટિ હોય એ કરે. આપણે તો ખાલી બોલીએ છીએ કે પ્રકૃતિનું કાર્ય નાશ કરી નાખવું, પણ પ્રકૃતિ જરા કંઈ ખાવા પીવાનું આવે તો એમાં લેવાઈ જઈએ છીએ. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી. પોતાને જાણે બે માણસનું કામ કરે તેથી પણ મોટાની આજ્ઞા કહીને બેસી રહે તો કે એટલું કરે એ જ શ્રેષ્ઠ છે. જો આપણે જાણીએ કે બે ચાર માણસનું કામ આપણે એકલા કરી શકીએ છીએ, પણ તોય મોટા પુરુષની આજ્ઞાથી ખાલી બેસી રહે તો પણ શ્રેષ્ઠ છે. એ આજ્ઞા મુખ્ય છે, આજ્ઞાનું પ્રધાન, પણ આજ્ઞા બધું આવી જાય. એમને દેખાતું હોય મોટા પુરુષને કે આમાં આ આજ્ઞા કરીશું તો આને વિઘ્ન થશે, આજ્ઞા કરું તો નિર્લેપ રહેશે, એ બધું મોટા જાણીને. એટલે આજ્ઞા શ્રેષ્ઠ છે, મોટા પુરુષની આજ્ઞા પાડીમાં બધું આવી જાય. ખાલી બેસી રહે તો બેસાડી રાખે અને કાંઈ કરાવે નહીં તોય શ્રેષ્ઠ છે. ઓલો બે માણસનું કામ કરે એના કરતાં પણ શ્રેષ્ઠ ગણ્યું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી. જે વિષય લોપી નાખતા હોય તેને મોટાને રાજી કર્યાનો શો ઉપાય? હવે તો આપણે તો વિષયમાં જ પડ્યા છીએ, વિષયના પ્લેટફોર્મ ઉપર જ ફરીએ છીએ. એટલે જરાક જાણપણ છૂકે એટલે નિયમે કંઈ બધું હરખું રહે છે, નહીં તો નિયમ ના હોય તો બધું તો જે ઓર્ડનરી માણસથી નીચમાં નીચ થઈ જઈએ આપણે. તો સ્વામીએ કહ્યું કે વિષય લોપી નાખતા હોય તેને મોટાને રાજી કરીને શો ઉપાય. હવે તો આ કુસ્તી જ ચાલે છે આપણે વિષયને, વિષય ભોગને, અને આ બધું આ જીવને આ તકરાર ચાલે છે, તો એમાં શું કરવું છે? એટલે આપણે ભગવાન પાસે જવું છે, અને વિષય આડા આવે છે તો કરવું શું? અને વિષય આડા આવે છે તો એ તો ગિરનાર જેવા, હિમાલય જેવા છે, એટલા બધા આડા આવે છે, તો કરવું શું આપણે? વિષય લોપી નાખતા તેને મોટા રાજીગાન શું ઉપાય? પ્રશ્ન ઉત્તર એ છે, મોટાની અનુવૃત્તિ ને તે જે કહે તેમ કરવું એ જ છે. બધા મોટા એ બધું જાણે છે, બધું ટૂંકમાં બધું. એટલે એવી આજ્ઞા કરે કે જેમાં આપણને લોપાય નહીં, દેખાય લોપાતા હોય પણ લોપાય નહીં, એવી એમની આગળની સૂઝ છે. એટલે મોટાની, મોટા પુરુષની આજ્ઞામાં શ્રેષ્ઠ છે, વર્તું. અને મોટે અનુવૃત્તિ ને તે જે કહે તે કરવું એ જ છે. મોટે અનુવૃત્તિ એટલે જાણી લેવું મોટાને શું કરવું છે, કરાવવું છે, એ બધું આગળથી આજ્ઞા કરે ને કરે એવું નહીં. બધું જો ભગતજી મહારાજ જૂનાગઢ હતા તો એક હરિ સ્વામી વાતો કરતા હતા, ગુણાદન સ્વામી વાતો કરતા હતા. તો ભગતજીને થયું કે જે આ સ્વામીને ઉઠવું પડશે, આ મોટો માણસ છે સરભરા માટે. સ્વામીએ બારવાર ભગતજી બારવાર પતાવી દીધું, સમજાવીને બધું કરીને. તો જો અનુવૃત્તિ એ સમજીને બધું કરવું. સ્વામિનારાયણ ભગવાનની જય.

योगी महाराज नी जय। गुरु हरि प्रमुख साई महाराज नी। गोपाल स्वामी जारे छेले वडोदरा में मंदवाड़ ग्रहण कर्यो तो ज्यां आपणे के विश्राम लीला ग्रहण करी थी त्यारे બધા હરિભક્તો સ્વામી પાસે આવ્યા અને કહ્યું કે સ્વામી, કારણ કે સ્વામી હતા વડતાલમાં ગોપાલ સ્વામીને, વડોદરાના હરિભક્તો કે આવ્યા કે સ્વામી હવે વડોદરા સ્વામી દ્રષ્ટિ રાખો, ત્યારે ગોપાલ સ્વામી બોલ્યા કે હવે તો મહારાજ અક્ષરધામમાં છે, ત્યાં નજર હોય આ જૂનાગઢમાં જે જોગી ગુણાતીતાન સ્વામી બિરાજે છે જૂનાગઢમાં, ત્યાં વૃત્તિ હોય તો સ્વામી આપ પધારશો, એટલે અક્ષરધામમાં પધારશો તો અમારે કોનો આધાર? ત્યારે અક્ષરમુક્ત ગોપાલ સ્વામી કહ્યું કે જો તમારે કેવળ વ્યવહાર શીખવો હોય, કેવળ વ્યવહાર શીખવો હોય તો સુંદરિયાના પૂજા શેઠ પાસે જઈએ, અને વ્યવહારને મોક્ષ બંને જો શીખવું હોય, વ્યવહારને બંને શીખવું હોય તો જૂનાગઢના જોગી મૂળક્ષરમૂર્તિ સદગુરુ ગુણાતીતાન સ્વામી પાસે જજો, એમ વર્તમાન કાળે પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આપણું બધું ધ્યાન રાખે. જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું કે જે મારું અનન્યપણે ચિંતન કરે છે એનું યોગ અને શેમ બંને હું વહન કરું છું. પહેલાં અમે એને હરિપ્રકાશ સ્વામી આવીએ ને પછી અમારો ભરત હોય, બહુ તો બોલો કંઠાવાળો મહિપતસિંહ અને ભરતના મામા ઘનશ્યામ બાપા ભાઈ, ઘનશ્યામ ભાઈચંદ શાહ, તે સીધું તુછવા અંબોજી દળમાં જાય, અલ્યા કેટલો બાજરો પાક્યો છે, અલ્યા એટલે ઘનશ્યામ જીવી હોય, ઘનશ્યામ કેટલો કપાસ થયો છે, 10 રાઉન્ડ આપો છે કે નથી આપવો, અને પહેલું સૂત્ર બોલવાનું અગન પલિતા રાજ દંડ, અગન પલિતા રાજ દંડ, ચોર મુસક લે ખાય, ઇતના દંડ દુનિયા સહે પણ ધર્મ દંડ સહો ન જાય. બોલ કેટલો કપા લખાવો છે, બોલ કેટલા ઘઉં બાજો કેટલો લખાવો છે, એ જ વાતો કરી છે અમે. હવે પ્રમુખ સ્વામીએ ખરેખર જોયું કે આજે મારા કેવર એ નહીં થાય. કેટલું દીકરા તમારા, દીકરીઓ તમારી, એને ચિંતા કરો. જે સ્ત્રી દ્રવ્યના ત્યાગી જેને સંસાર મૂક્યો છે છતાં પણ સંસાર એની ચિંતા રાખે છે એ સાધુ. બાપા કેટલું બધું તમારું ધ્યાન રાખે છે વિચારતો કરો. બહુ બાપાના ડાકડા સામે આપણે જોવાનું છે, પણ આપણે શું જાગતે રહો, જાગતે રહો, જાગું છું ઘરમાં ચોર પહેલા કે જાગું છું, એ પટાળો ઉગાડ્યો કે જાગું, લઈને ગયા કે જાગું, તાર બાપનો કપાળ જાગું છું, એમ પેલો કે જાગતે રહો, જાગતે રહો. શું ગ્રહણ દર્શન સાહેબ વાતો કરી છે, અદભુત વાતો કરી. તો આપણા જીવનમાં ઉતરે એવી ભગવાન સ્વામિનારાયણ પ્રાર્થના. સંતો ઘણી વાર વાત આપને સમજાવવા માટે, કારણ કે હવે તમે બધા સમજો છો, પરોદય ગોરધનભાઈ જેવા છો, પણ હવે ઉપરથી ઓર્ડર આવ્યો છે ઈશ્વરચંદ સ્વામીનો, પ્રમુખ સ્વામી મહારાજનો, એટલે બે વાત કરવી પડે તમને, કે તમે પરોદય ગોરધનભાઈ જેવા છો. પરમદાળ આપણે કહ્યું તો હું મારી વાણીને પવિત્ર કરવા આવ્યો. એકવાર બે ભૈબંધો જતા હતા, પાક્કા ભૈબંધો, એક આસ્તિક હતો બીજો નાસ્તિક હતો. પેલો નાસ્તિક કહે છે કે આ ઠેર ઠેર બધા બોર્ડ મારે છે કે મેરા ભારત મહાન હૈ, મેરા ભારત મહાન હૈ, પણ જે લોટ રૂશ્વર અને પેલા પેપરમાં કૌભાંડો આવે છે તે શું? અને તમે કહો છો મેરા ભારત મહાન હૈ, જ્યાં જિસ દેશ મે ગંગા બહેતી હૈ, જિસ દેશ મે રામકૃષ્ણાદિક અવતાર હો ગયે,
जिस देश में नरसिंह मेहता, मीराबाई, तुकाराम, एकनाथ है, जलाराम बापा, जल्लासो अल्लाह है, कितना अवतारी पुरुषों अने भक्तों पाकी गया। पर भारत में अंदर केवु बधु कोभांजल, नाट, रुश्वत, वीजरी, निचोरी, अने पछी के बहु नहीं, हम सब चोर हैं, शिक्षक पण चोर, ट्यूशन आपो तो पास करे नहीं, जय स्वामी, हम सब चोर, डॉक्टर भी चोर, हम सब चोर, अने हमें पण भगवान की आज्ञा ना पाए तो हूँ डाटो रे ने चोर देवना सुमुख लईने बोले जी, स्वार्थ कारण स्वामी प्रेरे घर घर फरतो डोले जी, અમે ભગવાનના, અમે દેવના ચોર છીએ, હે તો કહેવાનું શું, આસ્તિક નાસ્તિક જતા હતા એમાં પેલા નાસ્તિક પૂછું ખરા, આટલા બધા ધર્મગુરુ, આટલા સંભ્રમ પ્રત્યા, પણ ભારતની રોણક કેમ બદલતી નથી, ભારત કેમ સુધરતું નથી, કેમ આટલું બધું કૌભાંડ આવે છે જન સંદેશમાં, હે દિવ્ય ભાસ્કરમાં, પેલો બિચારો શું જવાબ, બોલતી બંધ થઈ ગઈ આસ્તિકની, પણ થોડુંક આગળ જતા તો જોયું ઝૂંપડપટ્ટી આવી અને પાંચ છ છોકરો આમ રમતો હતો અને મેલો કહેલો પોઘરા થયો લેટો લબડ્યો અને દિગંબર દીક્ષા ઉપરી વસ્ત્ર પહેરેલો હા ઓઘરા આવ્યો અને એક આમ બેઠું બેઠું બધું ખાડે જતું હતું ઓપન એર થિયેટર કોઈ ખખડાવે જ નહીં બેઠું ત્યારે પેલા આસ્તિકને ઝપકારો થયો કારણ કે ઘણી વાર આપણે સ્વીચ દબાવીએ પણ સ્ટાર્ટર ઢીલું હતું ટ્યુબ ઉપડે નહીં પેલા તરત ઝપકારો થયો કે જો દોસ્ત તે જવાબ પૂછ પ્રશ્ન માગે એનો જવાબ મને ભગવાને પૂંજાડ્યો કે જો પાણી એ તો ભગવાને શોધ કરી છે પહેલેથી શરૂઆત આપણા જન્મ પહેલાં ભગવાને પાણી મૂકી દીધું એની દયાથી આખી નાયગ્રા ફોલ્સ વહે છે નર્મદા નદી વહે છે ગંગા નદી વહેતી હે મહીસાગર જેવી નદી સાબરમતી જેવી ભગવાને પાણી તો આપી દીધું અને વૈજ્ઞાનિકો સાબુની શોધ કરી છે કેવા સાબુ કયા છે તો સાબુ છે બરાબર મોટાભાઈ અને પાણી એ છે તો આ બાળકો ગંદા કેમ છે હું સમજ્યા કે ના સમજ્યા શું જવાબ આપશો કહો કાજે કરો ગટોરભાઈ છે અમારા ધીરુભાઈ છે કે રજા લીધી બપોર પછી ધીરુભાઈ બોલો ધીરુભાઈ ચમ આ છોકરા ગંદો કેમ છે પાણી છે ને હાબુ છે ગંદો ચમ છે બો ભાઈ ધીરુભાઈ એમ પ્રમુખ છે બુદ્ધિશાળી સંસ્કાર બરોબર છે સંસ્કાર છે બરોબર છે પણ બીજું જે પાણી છે સાબુ છે એનો ઉપયોગ કરતા નથી તમે કહ્યું બરોબર છે પણ આ શેર આ કરવાનું કે પાણી અને સાબુ એનો ઉપયોગ કરવો જોઈએ એમ સંતોએ બ્રહ્મદર્શન સ્વામી વાત કરી પૂજ્ય ત્યાગરસન ત્યાગાત પરમ સ્વામી બધી વાતો કરી સુખી માણસનું પહેરણ પણ જો પહેરણ જ નથી અમજ આવ્યો હતો ને સુખી માણસનું પહેરણ તો હવે જે સંતોએ વાત કરી છે પ્રમુખ સ્વામી મહારાજ આશીર્વાદ આપ્યો ઠેર આપણે અક્ષરધામમાં જવું છે તો પાણીને સાબુ છે એનો ઉપયોગ કરજો સંતોએ વાત કરીને એ જીવનમાં ઉદાહરણ પ્રમુખ સ્વામી અમારે તો પેલી કહેતું કે તારે માથે નકારા વાગે મોત પણ આ વાત તમે ઘેર લઈ લેજો ગુજરાતમાં બહેનો હોય ને એ જે સિઝન હોય ને એ પેલું લાલ મરચું ખોંડી રાખે અડધ ખોંડીને તૈયાર કરે ને આ તો બધે ઉનાળો આવ્યો વૈશાખ મહિનો આવશે અને અખાબ્રિજ જશે પછી પેલી રાજાપુરી કેરી ભૂંટી આવશે અને બધી માછીઓ સાવધાન થઈ જશે બહેનો હાય અથાણું બનાવશે છુંડા બનાવશે મોરબા બનાવશે મેથિયા બનાવશે એ બનાવીને પછી આમ ચીને માટીમાં રાખી મૂકવાનો અથાણું બનાવ્યું મોરબો સરસ હે છુંદો બનાવ્યો અને

અત્યારે અમારે તો 12-4 કરફ્યુ ઓર્ડર હોય, પણ મને પણ પ્રભુ સાંઈ ઈશ્વરચંદ્ર સાંઈ 12-4 બસ જાગતો કરજો, જાગતે રહો. ઉઠ મુસાફિર ભોર ભયો હૈ, અબ રહેન કહાં હૈ, સોવત હૈ વો ખોવત હૈ, જાગત હૈ વો પાવત હૈ. મારે જાગો જાગો. તો આ વિષય બરાબર એટલા માટે કે આ વાત કરી કે ભાઈ ઉપયોગ ન કરજો. નહીં કહેતો પછી બહુ બ્રહ્મ દર્શન સ્વામીએ બહુ દાંત કઢાવ્યા, બહુ સારી વાત કરી. વાત સારી કરી છે જ, પણ એ આપણા જીવન મને ડૉક્ટર કિરણે દવા આપી, મારે વાતમાં પાયો વ્યાધો દાંત બતાવ્યા. કોટેશ્વર સ્વામી હવે છેલ્લા સ્ટેજ પર પાયો વ્યા છે. તમે જીવવું છે. તે વખતે મહારાજની શતાબ્દી ઉજવવાની વાત હતી, એમને કહું મહારાજની શતાબ્દી પછી ગમ જ હોતો સારું, એટલી જીજી વિચારી. તો કહે છે દાંત પડાય ના. પછી પ્રભુ સ્વામી પૂછ્યું, પ્રભુ સાહેબ હું કહું એમને ડૉક્ટર કહે એમ કહો પડાય નાખો, મેં ભાવ પડાય નાખ્યો હેડો ને મુંબઈ ગયા. તો પહેલાં તમારું બીપી તપાસ, બીપી તો ઓલ રાઈટ છે. પછી કે તમારું બ્લડને યુરિન તપાવવું પડશે. મેં ખૂબ જ તપાસો એ મારા બેટાએ કોઠામાંથી બલાડું કાઢ્યું, અરીસો સુગર. આ ત્યાગ વાલો સ્વામી આપણી પાસે જીવતા જાગતા બેઠા. થોડા વર્ષો પહેલા ભરૂચની જન્મ જયંતિ હતી, કાળે પોતે પરદેશ ગયેલા અને છેલ્લા મહિનાથી એમને આમ શરીરમાં બધો શોષ પડે અને આમ બધો લોકો કાઢી નાખે, ટિકિટના ભાડું વસૂલ કરવું છે, પધરામ્યો પર પધરામ્યો, સભા ઉપર સભા. ત્યાગ વાલો સ્વામી લે યોગી બાબાની ટ્રુ કોપી, જેરોક્સ કોપી નહીં, કાર્બન કોપીની ટ્રુ કોપી. હેડો પધરામી કે હેડો, સભા કે હેડો, તો ક્યાં લ્યા? અહીંથી અમદાવાદ પધરાવી કેમ પાછું અહીં આવવાનું? સવારમાં સુરતમાં હોય, બપોરે ભરૂચ જમવાનું, રાતે વડોદરા સભા કરવાની, વડોદરા સભા કેમ પાછું ભરૂચ આવવાનું, સુરત આવવાનું. આવું વિચાર કર્યું અને પછી દેશમાં આવ્યા અને એરપોર્ટ પર ઉતર્યા અને ચક્કર આવ્યા. ફોન કર્યો, કિરણ આવી ગયો. પણ ભગવાન છે ને, ત્યાગલ સાંઈના ભગવાન છે, યોગી બાપાના પ્રમુખ સાંઈના બેન બે ચાર. ડૉક્ટરે કિરણને પણ તરત જ ખ્યાલ આવી ગયો, 100% ડાયાબિટીસ હોવો જોઈએ અને કંટ્રોલમાં આવી ગયો. નહીં તો પામામ જતા રહે. બોલો સ્વામીના ભગવાનની પૂછો. જીવતા જાગતા આપણી પાસે આવ્યા તો ડૉક્ટરે મને કહ્યું કે હવે તમને ડાયાબિટીસ છે. મેં કહું નથી માનતો, મારે સ્વાર્થ નથી. પછી કે મટાડવો છે? મેં હા કહી છે કે ના કહી છે કહો. ગરજે ગધેડાને બાપ. તો કે જો તમે ગુરુ ખરા, ડૉક્ટર કિરણ આપણો BAPSનો એટલે પ્રમુખ એને ફેમિલી ડૉક્ટર, કે તમે ગુરુ ખરા, પણ આમાં અમે કે એમ કરવું પડશે કે શું ભાઈ? મેં કહ્યું કે ચોખા ખાવાના બંધ, મીઠે એટલે ખોંડ ખાવાની બંધ, બટાકા ખાવાના બંધ. મેં કહું તારા બાપને આપું, રોગ મટાડવો છે. બોલો ધીરુભાઈ મેં શું કહ્યું છે ભાઈ? હે એમ આ વાત તો કરી, દવા આપી, પણ પરેજી કરે, પરેજી કહો કરી કહો પાડવી પડે. તો હવે સંતોએ કહ્યું છે કે શેઠની શીખવા મને ચોંપા લગી ના રહે, આપણા જીવનમાં ઉતરે, એટલે આ માટે વાત કરવાની છે. વાત હવે થોડી છે. યોગી મહારાજ એમ પણ ગમત કે જાજી વાતમાં ગાડો ફરાય. તો આજે કે શાંતિ આપણે મેળવી છે, તો પ્રાપ્તિનો વિચાર કરીએ ને તો આપણને શાંતિ થાય. અત્યારે બધાએ તમે થાકી ગયા છો એમ થાય કે આ સ્વામી લપ મૂકે દખાવ. ત્યાં પેલો સ્વામી થાક્યા, ત્યાં પેલો બ્રહ્મ દર્શન આવ્યો, પછી એ થાક્યો ત્યાં મો ઘન્ય મર્યો. આય હાય, તે મારા ભાઈ કા કે અલે તમે તો એક ના એક, ભલે અમારા હામું તો જુઓ, પણ આ તમારા હામું જોઈએ છીએ ત્યારે જ અમે અહીંયા આવીને બેઠા છીએ. નહીં કે અત્યારે અમે એ ગાઝા ઉતા અત્યારે ત્યાં વસ્તુ છે. આપણે સમજવાનો વખત આજે અવસર આવ્યો છે ભાઈ. તમે જાગતા રહેજો. આ વસ્તુ છે ઓવરનાઇટ કહીશ તો થોડુંક કરવું પડે. એટલે યોગી મહારાજ કહે છે પ્રાપ્તિના વિચાર કરો ને

તો તમને શાંતિ થાય. અત્યારે બધા થાકી ગયા છે કે હવે છોડે તો સારું. એક જ આ ઓલ્ટરનેટિવ છે. એ અમારા એક ભાઈ હતા આણંદની અંદર, એનું બધું લોયાનું ત્રીજું વટના મસ્જિદ કરેલું. ધીરુભાઈ શું બધું સુખનો ત્યાગ, રાતનો ત્યાગ, ધનનો ત્યાગ, જે કહો ચંદાના વાગા લખાઈ જ નાખવાના, મહિનાના લખાઈ જ નાખવાના, ધનુમાનનો પ્રસાદ લખાઈ જ નાખવાનો, રવિવારનો પ્રસાદ લખાઈ જ નાખવાનો, જે કહો બધું તૈયાર. પણ કથા વાર્તામાં કહું નહીં બેહવાનું. નવ વાગે કથા છૂટે, બે જ મિનિટ બાકી હોય તારા જ આવીને બેહે. પાછા સર્વમંગલ સ્વામીની હમે આવીને બેહે. એ સર્વમંગલ સ્વામી કથા કરતા એને વિચાર આવ્યો કે સારું, આ આટલો બધો સર્વસ્વ અર્પણ કર્યું છે, સમર્પણ સમર્પણ, હે બરદ ન જુએ ભૂખ તરસ, સમર્પણ. તો આવને બે વાત કરી કે હે એનું નામ નહીં દેવાનું, મને ના પાડી છે, મને નામ આવડે છે, ગોમ તું કહ્યું એનો વાંધો નહીં, તમે શું કરું તો મોટા ભાઈ રાજી કરો. હે એને આ વાત કરતો એમાં યાદ આવ્યું એ પ્રમુખ સાહેબ કહ્યું કે હરિભાઈ હું રાજી રાખવા, કે હે ભાઈ હું શું શું કરું તમે રાજી થાવ, તો કે હવે નવ વાગે તમે બંધ કરો તો હું તમારે બહુ રાજી છું, તમે બંધ કરો. એમાં તમે હવે ભાડું ખર્ચીને આવ્યા છો તો બે મિનિટની વાત કરી. યોગી મહારાજ વર્ષોથી કહેતા હતા ઓહો પ્રાપ્તિ ઘણી મોટી થઈ છે, તેમો વિઘ્ન આવવા દેવું નહીં. અત્યારે તમે થાક્યા પાક્યા છો પણ હમણાં જાહેરાત કરે ભાઈ અમારા બ્રહ્મદર્શનની વાત કરી એમ, અમારા ભૂપેન્દ્રભાઈ ફોન કરે એમ, કોના લાગી ગયો સંજય અજમેરાને એમ થાય કે ઓહો લીલીઓમાં મયુરના મોહારમાં પારાયણ ચાલે છે, હવે સત્સંગ છીબી ને અજમેરો ખુશ થઈ જાય, એને કંઈ ખોટ નથી, એને તો કોણ ખજૂરો એક પગ ભાજ્યો તો શું હાજર હતું એવું છે. તો એમ કે જેટલા બધા આવ્યા છે એ બધા જો હાથ વાગ્યા લગી બેહે તો બધાને નાનું ધાણું બાળક હોય એને પણ 1001 રૂપિયો આપી દેવાનો, 1000 રૂપિયો રોકડો આપી દેવાનો. અને સભા પૂજા એટલે જેટલો ખાવડો 4-5 હજારનો ક્વોલિટી આઈસ્ક્રીમ આપશે, ઓર્ડરનો સેટના ઓર્ડરનો, અને ખાવો હોય એટલે છૂટ. અને 1001 રૂપિયો વ્યક્તિ જ 1 મહિનાનું બાળક લઈને આવ્યો હોય ને એને આપવાનો 1000. તો એટલે આ સાચો તમારો ભૂખ તરસ હું ઉડી જાય કે ના ઉડી જાય, એક સાથે હાક નાખો જો તાલીઓ પાડી. લૌકિક પ્રાપ્તિનો આનંદ થઈ જાય છે ને લૌકિક પ્રાપ્તિમાં તો પણ અમને આનંદ મનાય છે. તો યોગી મહારાજ ક્યારે વાત કરતા, આપણી સંસ્થામાં કશું ઠેકણ નહોતું થાય. યોગી મહારાજ કહેતા કે બર ભરી વાતો મુખે કરવી, મારી વાત કેદી ન ઉચરવી, મુખ મુખ થઈ ઓરખાણ, કોઈ વાત ની ન રહી તાણે, માટે નિશંક થઈને રહેજો, મુખે સ્વામી નારાયણ કહેજો. આ બ્રહ્માંડમાં આપણ તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. બાપા ક્યારે કહેતો હતા એ કદાચ આપણી સંસ્થામાં કશું થયો પણ નથી. યોગી મહારાજ ડાયરીમાં લખે છે કે અમે ખોભડામાં 10 વર્ષ જોરી માગેલી, દરેક ઘરના આંગણા પાવન કર્યા છે, તો જોરી ક્યાં માગતા ખોભડામાં, અને તાવડી ક્યાં હાલતી તે વખતે ભાગ્યશાળી મનાય, તેના ભાગ્યશાળી સાયકલનો ઠેકવાનો પડતો નહીં, શાના ભાગ્યશાળી લ્યા, હજુ ભાડાના મકાનમાં રહે છે શાના ભાગ્યશાળી, હે હજુ દીકરા દીકરીને અમેરિકા જવાનું થતું નહીં શાના ભાગ્યશાળી. પણ હવે ભૂખ તરફ લાગી હોય સંત સ્વામી દ્રષ્ટાંત આપતા, એક આપણું અચાડા અચાચાણ એવું નાનું ગામ ખોડિયા, નામે કહેવાય ખોડિયા, ભોયકા, બધા ઝાલાવાડ, બધા સિંહ કહ્યું ને અમારા ગુરુ મહારાજે બ્રહ્મદેવ, બધા સિંહ, તો સિંહના સિંહ જ હોય, સિંહના સિંહ આરવા ના હોય, સિંહના સિંહ જ હોય, સમજા જાય નિષ્કુહ સાંઈના દીકરા સાધુ થવાય ને, તા મહારાજ પહેલે કે સિંહના સિંહ જ હોય. તો આ બધું ઝાલાવાડ છે, કોઈ નાનું ગામ હોય આપણે ભોયકા કચાડા ચચાણા જેવું. હવે બાપુ હોય સાધારણ સ્થિતિ, એની દીકરી 20-22 વર્ષની થઈ હોય, એટલે બિચારી ગળી ગાયો ભેંસો દોતી હોય, છોણું થઈને પેલા છોણા થાપતી હોય, તો અમારા ભૂપેન્દ્ર બીજી અક્ષવાર તત્વ સમાચાર આપે, ભેગા ધીરુભાઈ પણ હોય કે બેન તારા લગ્ન ભાવનગરના દરબાર છે ને વજયસિંહના દીકરાના દીકરા, એની સાથે તારા લગ્ન થઈ ગયો છે, વેવી સાહેબ 4 લાખો. તો અહીં ઘડી શું કરે છે, શું કરે છે, અહીં છોણા થાપે, ગાયો ભેંસો દોવે છે,
નજર ક્યાં પકી જાય, વરસ બે વરસે આવે. એ મારી ગયા તો નીલમ પેલેસ છે, મસ્જિદ ગાડીઓ છે, જલસા છે. આવી પ્રાપ્તિ મને લોકની આપણને તો સાક્ષાત ભગવાનના ધારક સંત ગુણાતીતાન સ્વામી એ જ સ્વામી રૂપે મળ્યા છે. તો આપણને કેવો કેપ આવજે, પ્રાપ્તિનો કેપ અખંડ આપણને આનંદ હોય. તો મીરાબાઈ જેવા હતા, કારણ કે વાણી પોણી પાણી છોકરાને અત્યારે અમેરિકાને વિઝા મળી જાય, ગ્રીન કાર્ડ મળી જાય, ઓહો હો ખુશ ખુશ ખુશ ખુશ ખુશ. તે અમે થોડા વર્ષો પહેલાં ગામડે ફરતા હતા પ્રકાશ મહાત્મા જેવું, એક છોકરો હતો ને એકલો જ ખાતર હોય ને પેલો ઉકાયડો ઉકાયડો ઉથંતો છોકરો એકલો જ, એને બા નહીં બોન્ડ નહીં કોઈ નોકર નહીં, છોકરો એકલો જ. એમાં પ્રકાશ પૂછે, એટલે આ તું એકલો જ મથોસ, કોઈ મજૂર કે તારા બાપ કે મારી મા, કારણ કે કાઠિયામાં તો બહેને કામ કરવા આવે, ખેતી કામ હોય, ઘરકામ તો કરતો જ હોય, કેમ તું એકલો? કે મારા પપ્પાએ કહ્યું આ ઉકાળો ખાલી કરું ને તને 201 રૂપિયા આપવાના છે. તે એકલો જ મથ કશું ટેન્શન થશે, છોકરો બહેમ પતે તો એને ભૂખ તરસ કશું નહીં. ઉથમવાનું શું હતું? ઉકાળો. પણ કેમ છે, ગાંધી સાહેબ બે નોટો બનશે, બોલો સ્વામિનારાયણ ભગવાનની. તો એને લૌકિક પ્રાપ્તિ મનાવી તો આનંદ આવે. તો આપણને ભગવાનના સંત મળ્યા, મીરાબાઈ જેવા મીરાબાઈ પણ જાણે એને ભગવાનની પ્રાપ્તિ મનાવી. ત્યારે કીર્તનો કેવા લખ્યા,

0: ವಸ್ತು ಅಮೂಲಕ ಮಿಲಿ ಮೇರೆ ಸದ ಗುರು ಕೃಪಾ ಕರ ಅಪನಾಯೋ ಪಾಯೋ ಜಿ ಮೇನೆ ರಾಮ ರತನ ಧನ ಪಾಯೋ ಚಿತ್ತೋಡ ರತನ ಧನ ಪಾಯೋ ಅಸಾ ನೀ ಬೋಲ್ಯಾ ರಾಮ ರತನ ಧನ ಪಾಯೋ ಎಂ ಭಗವಾನ್ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ವಖತ್ ನಾವು 500 ಪರಮಹಂಸ ಹೋತಾ એ પરમહંસોની કસોટી કેવી કરી છે 114 પ્રકરણની અંદર આપણા પરમહંસો સ્વાસ્ત્રાવ ક્રિયા અને પૂજ્ય વિવેક સાગર સ્વામી ઘણી વાર કહે છે મહારાજના વખતમાં 3 સંસ્થા એ આપણો ખૂબ જ વિરોધ કરતી હતી બી ક્યુબ બાવાઓ મગનીરામ જેવા લોલંગર બાવા જેવા બાવાઓ કારણ કે બાવાઓ બધી રામકી રાખે મારા બેટા ગાંજો શંકો ભંગ પીતા હોય અને સુરતથી કિલ્લો કિલ્લોની સિવતી ઘાર બોલે એવા બાબુ એટલે બાવાઓનો બહુ ત્રાસો લો લંગર બાવો હોય મગનીરામ બાવા જેવા બાવાઓનો ત્રાસ બીજું બ્રાહ્મણો કારણ કે બ્રાહ્મણો છે ને બધું યજ્ઞ કરાવે ને એમાં બકરાણ માકડા પાડે કારણ કે રસાસ્વાદ એ મહારાજે વાદી હરાવ્યા બંધ કરાવ્યા હિંસામય બહુયા વાદી હરાવ્યા બંધ કરાવ્યા હિંસામય બહુયા દારૂ માટી ચોરી વેરી દેહ કરાવ્યા ત્યાર દારૂ માટી ચોરી વેરી દેહ કરાવ્યા ત્યાર હે હરિ હરિ પ્રભુ કરુણા કરી નર નારી ઉગારવાને નર તનુ ધરી એટલે બાવો વિરોધ કર્યો બીજો બ્રાહ્મણોએ વિરોધ કર્યો કે આ તારો હિંસામાં યજ્ઞ બંધ કર્યા બકરો માં કે પ્રસાદી ના મળી શેઠ એટલે બ્રાહ્મણોએ બહુ વિરોધ કર્યો કેવો વિરોધ કર્યો જુઓ મહારાજે છેક યજ્ઞ કર્યો કે લ્યા આ જેતલપુરનો યજ્ઞ કર્યો તારો બાપ મળ્યો ને હવે તારો વારો છે એટલે બ્રાહ્મણો બધા વિરોધ કર્યો અને ત્રીજું બોલો ભુવા ખાલી કલકત્તા વાલી તેના વચન ના જાય ખાલી તેના વચન જાય ખાલી તો તુજે કોણ કહે ખાલી ભુવાઓ ધૂણા હો હો હો તો સંસાઈ ગમત કરતા ભુવા હોય ને એ ખાડે જેમ પાણી ના લે એટલે ભુવો કોણ હોય નાગર બ્રાહ્મણ હોય કોણ હોય બીજુ કાકા કોણ હોય ભુવા કોણ હોય નાગર બ્રાહ્મણ હોય કોણ હોય હા પછાત બોલ જેને તાર બીસી કહે છે સારું પણ બીસી ફાયદા બહુ મળે અને ખારી જઈને પાણી આપણે ત્રણ ઢેકલા જોઈએ આ લોકો ટોયલેટ પેપરની શોધ આપણે આપી છે આ લોકો કમ થાય ત્રણ ઢેકલા જોઈએ પાણી લઈ કોણ જાય એક ઢેકલે જેવી તેવી બીજે બરોબર ત્રીજે બોમાના ચોકા જેવી ચોખ્ખી હવે ભૂવો પાણી પણ ના લેતો હોય નાય નહીં તો ભૂવો ધૂણે તો કે હો હો માતા બોલ્યા એટલે શેના માતા બોલ્યા તો ભૂવો મારી માતા બોલે તો પંચવર્તમાન યુગ સંત નિષ્કામ નિર્લોભ નિસ્વાર્થ નિસ્તેહ પંચવર્તમાન યુગ સંત પ્રમુખ સ્વામી એમાં ભગવાન બોલે કે ના બોલે બોલે એટલે ભૂવાનો બહુ લાગે સંત અહીં ગમત કે આ ગમતમાં તો એની બધી ચોરી હોય જેમ જયદીવ સ્વાધ્યાય છે અને બધું આમ ચોરી હોય તબલાવાળો સ્પેશિયાલિસ્ટ હોય ઓર્ગનવાળો હોય હે મંજીરાવાળો હોય બધા એના સ્પેશિયાલિસ્ટ બધા હોય આગળ બધું અને બધાને પાછું એક પે આપે એ ભૂવો હોય ને એનો ડાકલાવાળો હોય ડાકલા હોય એ બોલે અને તેમાં જે અવાજ નાખો એ નાખે છે કે ગામના પટેલ જાગતા જો ગામના પટેલ જાગતા રહેતો ચોર આવે તો જાગતા રહે એ બોલે બધું બોલે જે બોલે અંદર બેસી જાય એ પેલો ભૂવો બોલે કે નરકે જાશો નરકે જાશો નરકે જાશો નરકે જાશો નરકે જાશો તો પેલો કલબલી વાળા કે કું કું કું કું કું કું ભૂવો કે હે હો કે જાસો નરકે વગાડતા ઢોલ કે જાસો નરકે વગાડતા ઢોલ નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવારેલો આણો પ્રેમે પ્રતીતિ સાચા સંત મોરેલો આણો પ્રેમે પ્રતીતિ સાચા સંત મોરેલો થશે મોક્ષ અતિશય અવિન નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવારેલો મહારાજે 500 પરમહંસો બનાવ્યા અને માખણ આવે ને એમ તાળ્યા ઘૂંટા વર્તમાન બ્રહ્માનંદ સ્વામી જેવાને ઘૂંટા વર્તમાન રાજ પહેરાયા
1: ઘોડા ખવડાયા, પ્રસાદીનું ગળું ચીકું ખાવાનું નહીં. મહારાજે કેવું બધું કર્યું છે, છતાં બ્રહ્માનંદ સ્વામી મુક્તાન સ્વામી કીર્તનો કેવા કહેવામાં લાગે છે. બ્રહ્માનંદ સ્વામીને આટલું ટાટ ના આપ્યું પહેરવા. કાલે ત્યાગલો સ્વામી કાલે શું આજે હવામાં જ વાત કરી કેવું બ્રહ્માનંદ. ઓફર આવી ગાયકવાડ સરકારની, કારણ કે જે મોડે આવે નાગરિકના પાન ખાતા એ મોડે એમ કે એક વાર સામે છે નહીં. નો નો પોકળ મારી દીધી આબરૂને ધનને કીર્તિને જોબનમાં. કારણ કે દુનિયા એટલે શું ક કા અને કી, સુવર્ણ સત્તા સુરા સાથે સુંદરી, એને ઠોકર મારી બ્રહ્માનંદ સ્વામી. અને જ્યારે ભગવાન સંત મળ્યા, શાસ્ત્રી મહારાજ અરે શ્રીજી મહારાજ મળ્યા, તો બ્રહ્માનંદ સ્વામી શું આટલી બધી તકલીફો હતી, પણ પોતે બોલ્યા કે રાજ મારે દિન દિન દેવારી રે, કવાલા મળતા તમને વન મારી રે, જીહો જીવ ધારી રાજ મારે દિન દિન દેવારી રે. આપણે કે મરી ગયા, હા છેઠ આપણે તો મરી ગયા, છેઠ ઠંડી પડી કે મરી ગયા, ને આ વર્ષ મરી ગયા રે, તો દાદા દસ વાર મરીશું એને બાપનું કપાસ દોડે. બ્રહ્માનંદ સાહેબ આવું તકલીફો હતી, પણ કેટલો બધો અખંડ કેમ અને નિષ્ઠાનંદ સ્વામી હદ મારી છે. કેટલા બળના શબ્દો લખ્યા છે કે કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતવ્યું સુખ, આવ્યું અણચિંતવ્યું સુખ, ધારો અલૌકિક ધરી ગયો, મળ્યા હરિમુખો મુખ, મળ્યા હરિમુખો મુખ, કે ભાગ્ય જાગ્યા રે આજ. હા શેના ભાગ્ય જાગેલ્યા, આ બધું માગી ખાવાનું ટુકડા માગી ખાવાનું ભાગ્ય જાગ્યા. અને જોડીમાં કે પછી બીજી કીર્તન એમાં હવાયું લખ્યું,

0: ಸಿದನೇರೇಕಂಗಾ ಪೂರಣ ಬ್ರಹ್ಮ ಪುರುಷೋತ್ತಮ ಪಾಮಿ ಕಾಮಿ ನರೈ ಏಕೋಬಾ ಅಮಲ ಸಹಿತ ವಾತ ಉಚರವಿ ಅಮಲ ಸಹಿತ ವಾತ ಉಚರವಿ ಮಾನಿ ಮನ ಮೋನಿ ಹಾಲ ರೇ ಸಂತೋ ಸಿದನೆ ರೈಯೇ ರೇ ಕಂಗ ಸ್ವಾಮಿ ಗಂಗಾ ಬಾದಾನಾ ದೋಷದ ಬೈರ ಧಮ್ಮ ಗಯಾ અને આથી રોટલા ખાય અને અંજીન રોટ આંગળો બનાવે. એક ભગત આવ્યા અમારા ગીરુ ભાઈ, ભગત કાલ મજૂરી આવું છે કે હોય હું લઈશું કાટલા દાડી. અને ભગત એક શું જમતા હતા? બાર બાર રોટલી હા કેસર કઈ રસ શું જમતા હતા? ફૂકો રોટલો. આમાં અંજીનનો આંગળો બનાય, એક રોટલો કાપડો, ભગત રોટલો, બીજા હાથમાં પાણી. હરિપ્રકાશ નહીં કહેવા ને છાસનું પાણી નહીં, કોકો કોલા ફેંટા નહીં, શોષ્યો ચા કઈ નહીં, મટકા કોલા મોટલાનું પાણી, છાસનું પાણી નહીં, અને સિદ્ધિત કાતર મૂકાની ઉતારવા. એ કોઈએ કહ્યું કે ભગત હાવ લુખું ખાવ છો તો આપણે શું કહીએ? પ્રમુખ સ્વામી મારા દેશ કાંઈ સુધારતા નથી. દોષો ભગત લુખું કાય તમે ખાવ, લુખું કાય હરામ. હું તો શ્રીજી માં અને ગામ ગુણા સ્વામીને સંભાળીને કહું છું, તેને ઉત્સાહ ભગતને પ્રાપ્તિનો કેર. મુરુ દોષી ભગવાનભાઈ માંડવ્યા અને તાર વર્તમાન કાલે અનેક હરિભક્તો છે. આપણા હમણાં મોતી કાકાનું કીર્તન સાંભળ્યું, અમે સૌ સ્વામીના બાળ મોતી કાકાના માથા એમના વાર જેવું દેવું હતું. તો શાસ્ત્રી મહારાજ મળ્યા કેટલો બધો કેફ મણિભાઈ સલાડવાળા કિલો, અને વર્તમાન કાલે અમારા વિરચંદભાઈ મોદી એને પણ કેટલો બધો કેફ. તો આપણને આવા ભગવાનના ઘર સંત મળ્યા, યોગી બાપા પણ કેટલો અખંડ કેફ મળ્યા હતા. તો મહારાજને સ્વામી પ્રાર્થના કરી, જે ગુણાતીતાન સ્વામી કહો, શ્રીજી મહારાજ કહો, નંદ પરમહંસને મળ્યા એ જ આજે પ્રભુ સ્વામી મહારાજ મળ્યાથી મારે પ્રાપ્તિનો અખંડ કેફ રાખો. તો શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ કે અમારા આ બધા શબ્દો અમારા જીવનમાં ઉતરે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન.
1: માણસ આ પૃથ્વી ઉપર જે કંઈ નાની મોટી પ્રવૃત્તિ કરે છે અને એમાં સતત સુધારા કરતો રહે છે, એની પાછળ પાંચ ઈચ્છાઓ કામ કરે છે. પહેલી ઈચ્છા છે અખંડ સુખ, અનંત સુખ, દુઃખ વગરનું સુખ. બીજી ઈચ્છા છે અનંત જ્ઞાન. ત્રીજી ઈચ્છા છે અખંડ અસ્તિત્વ. ચોથી ઈચ્છા છે સ્વતંત્રતા. પાંચમી ઈચ્છા છે સાર્વભૌમત્વ. હવે અખંડ સુખ, અનંત સુખ, દુઃખ વગરનું સુખ આપણે ક્યાં માન્યું છે? મોટા ભાગના માણસોની પ્રવૃત્તિ અને એના વિચારો એનો સર્વે કરવામાં આવે તો સુખની શું વ્યાખ્યા નીકળે? જેટલું ધન વધારે એટલું સુખ વધારે. પણ આ વ્યાખ્યા સાચી છે? આજથી 2000 વર્ષ પહેલા ઇઝરાયલમાં એક રાજા થઈ ગયા, એનું નામ હતું સોલોમન. એને વિશે એક લેખ આવેલો એક મેગેઝિનમાં, ઇઝ ધીસ હેપીનેસ. સોલોમનનું વર્ણન કરેલું. સોલોમન કેવા હતા? હી વોઝ વન ઓફ ધ વાઇઝેસ્ટ મેન ઓફ હિઝ ટાઈમ. એ રાજા હતા પણ પાછા એવા શાણા હતા, વિદ્વાન હતા. એની પાસે કેટલી સંપત્તિ હતી! એનો પલંગ સોનાથી મઢેલો હતો, એના નાવાના ધોવાના ખાવાના પીવાના પાત્રો વાસણો સોનાના હતા, એને 700 રાણીઓ હતી, દરેક રાણીને ફરવા માટે એક એક રથ અને રહેવા માટે એક એક બંગલો. હોસ્ટેલ નથી બાંધી, કે દરેક રૂમમાં ચાર ચાર મૂકી દીધા, બે ડબલ મારના પલંગમાં. અને કોમન સંડાસ બાથરૂમ અને કોમન રસોડું. દરેકના રસોઈયા બધા જુદા, જેમ જે જમવું હોય જમે, બધાના માણસો. એને ફરવા માટે એક એક રથ, રથને ચલાવવા માટે આરબ દેશના ચાર ચાર ઘોડા. આજે જો સોલોમન હોત તો દરેકને એક એક રોલ્સ રોય અથવા લિમોઝિન 20 ફૂટ લાંબી. આટલું બધું મેળવ્યા પછી હવે આવું કોઈનું વર્ણન આપણે સાંભળીએ અથવા જોઈએ, ઘણાને આપણે જોતા હોઈએ છીએ, આપણને લાગે કહો બહુ સુખી છે. પણ એણે શું કહ્યું છે અગત્યનું છે. એણે એવું કહ્યું કે આ બધું મને જે મળ્યું છે એમાંથી મને જે સુખ મળ્યું છે એ કેટલું છે. બરાબર ધ્યાન રાખીને શબ્દો સાંભળજો અને હૃદયમાં લખી લેજો. ડાયરીમાં નહીં લખો ચાલશે, પણ ડાયરીમાં લખવું એટલે કોઈક વાર યાદ રહે. થોડાક શબ્દો યાદ રાખવા જેવા હોય છે, એ શબ્દો અંદર ઉતરે ને જીવન બદલાઈ જાય. જો બહુ લાંબી શિબિરની જરૂરિયાત નથી ખરેખર, શબ્દ અંદર ઉતરવો જોઈએ. આવો એકાદ શબ્દ પણ ઉતરી જાય ખલાસ કામ થઈ જાય. સોલોમનની વાત પછી કરીશ, હું ભૂલી જાઉં મને યાદ કરાવજો. વચમાં આ શબ્દની વાત કરી દઉં. તુલસીદાસનું નામ સાંભળ્યું છે? તુલસીદાસ મહાન સંત થઈ ગયા. આમાં તુલસી રામાયણ જે લખ્યું છે માનસ, પેલું માનસ તુલસી માનસ, એ તુલસીદાસ કેવી રીતે તુલસીદાસ થયા ખબર છે? એની શિબિરનું આયોજન કર્યું હતું, મહિનાની શિબિર. 2 દિવસની શિબિરમાં શું થાય? મહિનાની શિબિર અને સવારથી સાંજ સુધી કથા વાર્તા થાય. તુલસીદાસ અત્યંત જગતમાં આસક્ત હતા, અત્યંત સ્ત્રીમાં આસક્ત હતા. સ્ત્રીમાં એને પ્રવેશ થઈ ગયેલો. એને એકવાર એના પત્નીએ શબ્દ માર્યો, જૈસી પ્રીત હરામ સે વૈસી હરીસે હોય, ચલા જાય વૈકુંઠ મેં પલાન પકડે કોઈ. તુલસીદાસ નીકળી ગયા. ખલાસ, શિબિર પૂરી થઈ ગઈ. ભાઈઓ, આ બધા હોલ રાખવા અને રસોડા ઉભા કરવા અને હોટેલ મોટેલની વ્યવસ્થા કરવી, આ બધી ક્યાં ડખાડખી? આ હાજરી પૂરો, શું હાજરી પૂરવાની છે? એક જ શબ્દ બસ છે.
2: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામત લોયાનું સ્વરૂમું. અને મારી સીધીમાં જ પ્રશ્ન પૂછ્યો છે, સંતનો અભાવ સ્થાને કંઈ ના આવે છે તે કહો. હવે આ રાત દિવસ આ ચાલ્યા કરે છે, સંતો જેના થકી મોક્ષ માન્યું છે એનો પણ અભાવ આવ્યા કરે એ મારા વાત કરે છે કે રાત દિવસ ભેગા રહેવું અને અવગુણ આવ્યા કરે. તો મારે કે શું કારણ છે કે એને આવા નિર્દોષ સંત પણ એને વિશે પણ દોષ પરઠે છે, એનું કારણ શું છે? અને વળી સ્થિતિમાં પ્રશ્ન પૂછ્યો, સંતનો ભાવ શેણે કંઈ ના આવે છે તે કહો. પછી એનો ઉત્તર પરમહંસે કરવા માંડ્યો પણ થયો નહીં. તો શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો છે, જેને માન હોય તેને સંતનો ભાવ આવે છે. માન છે બધું, બધા કામ બગાડી નાખે છે. તો ઠેઠ મોક્ષને જે અક્ષરધામને કાંઠે, અક્ષરધામની બોર્ડર ઉપર પહોંચાય, પણ માન હોય ને પછાડે તમને. તે જેને માન હોય તેને સંતનો ભાવ આવે છે. કેમ? જે માની હોય તેનો એવો સ્વભાવ હોય છે જે પોતાને વખાણે તેમાં સૌ ગુણ હોય તે સર્વને પડ્યા મૂકીને તેમાં એક ગુણ હોય તેને બહુ માને. હવે અપલક્ષણે બધું ઢગલા બંધ હોય પણ તો એ જે વ્યક્તિને એ વખાણે છે, એ સંતને વખાણે છે, જે પણ હોય એને વખાણે છે, તો એના બધા દોષ હોય એ સામું ન જોતા પણ એને વખાણે છે એ સાંભળું જોઈને અને એને એનું ગુણગ્રહણ કરે છે. જે માની હોય તેનો એવો સ્વભાવ હોય જે પોતાને વખાણે તેમાં 100 ગુણ હોય તે સર્વને પડતા મૂકીને તેમાં 1 ગુણ હોય તેને બહુ માને. બીજા માની હોય એનો આ પ્રકારનો સ્વભાવ હોય છે, જે પોતાને વખાણે અને બીજા એનામાં 1000 ગુણ હોય તે સામું ના જુએ, પણ પોતાને વખાણે છે એને કહીને એને આગળ ધરે છે. અને જે પોતાને વખાણતો ના હોય, પોતાને વખાણતા વખાણવા જેવું હોય નહીં, એ શું વખાણ, પણ તોય એ માની હોય એને એમ થાય પોતાને કેમ વખાણો નહીં, પણ ગુણ હોય તો વખાણે ને, પણ તોય માની હોય એનો એવો સ્વભાવ હોય. માટે માનરૂપ મોટો દોષ છે. માન તો આ સત્સંગમાં જોઈએ, જેના નિર્માની ભગવાન તેના જનને કેમ જોઈએ માન. ભગવાન નિર્માની છે પછી આપણા તંગડી ઊંચી રાખીને હું કરવાનું, તો આપણે નિર્માની થવું પડે. આપણા ભગવાન નિર્માની છે તો આપણે તો 70 વાર નિર્માની થવું પડે. માટે એ માનનો મોટો દોષ છે. અને તે માન સમજુમાં જ હોય ને ભોળામાં ના હોય એમ જાણવું નહીં. ભોળામાં તો સમજુ કરતાં જાજુ હોય છે, અને ભોળાને સમજુની વાત નથી. એ માન દોષ એવો છે ને બધાને લપેટમાં લે. અને મહારાજે કહ્યું કે ભોળો હોય એમાં માન ના હોય એવું ના બને, ભોળો હોય એમાં તો વધુ માન હોય. પછી મુક્તાન સ્વામી શ્રીજીમાં પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ એ માન કેમ ટળે. બસ મુદ્દો મુક્તાન સ્વામીના આવા જ પ્રશ્નો હોય કે બધું સમેટીને અને લાભ થાય એવી રીતે પ્રશ્ન કરે. પછી મુક્તાન સ્વામી શ્રીજીમાં પ્રશ્ન પૂછે, હે મહારાજ એ માન કેમ ટળે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનું મહાત્મા અતિશય સમજતો હોય, ભગવાનનું મહાત્મા અતિશય સમજતો હોય તેને માન ના આવે. મારા દ્રષ્ટાંત હવે જેમ કેમ જે જુઓ ને ઉદ્ધવજી કેવા ડાયા હતા, એ તો ખરેખર બુદ્ધિશાળી બુદ્ધિ રીતે ભક્ત ખરેખર ભક્ત હતા. કેમ જે જુઓ ને ઉદ્ધવજી કેવા ડાયા હતા ને નીતિશાસ્ત્રમાં કુશળ હતા. નીતિશાસ્ત્ર એટલે બહુ જ્ઞાની હતા, બધું જ જાણતા હતા. દેહ કંઈ રાજા જેવા હતા, પણ જો ભગવાનનું મહાત્મા સમજતા હતા તો ગોપીઓને વિશે ભગવાનનો સ્નેહ જોઈને તેની આગળ પોતાનું માન ન રહેવું. અને એમ બોલ્યા જે એ ગોપીઓના ચરણની રજ જેને અડધતી હોય એવા જે વૃક્ષ લતા તૃણ ગુચ્છ તે માયલું કોઈક થાવ. કેવું બધા બુદ્ધિશાળી હતા, કુશળ હતા, નીતિશાસ્ત્ર કુશળ હતા, રાજા જેવા હતા, બધા ખરેખર એકદમ આ લોકોની દ્રષ્ટિએ જોઈએ તો એકદમ આગળ પડતા. પણ નિર્માની કેવા હતા તો મારે કે ગોપીઓના ચરણ ઉડતી હોય અને એ જે વૃક્ષ વેલી હોય એને અડતી હોય એમાંનો હું કંઈક થયો. કેવું બધું, અને આપણે તો ખંખેરી ચરણ જ બીજાને માથે. આ ઉદ્ધવજી કેવા, કેટલા બધા નિર્માની, કેટલું કેમ, એનું કારણ ભગવાનનો અતિશય મહિમા સમજતા હતા. ભગવાન મહિમા સમજે એટલે કંઈ બાકી રહે નહીં. એટલે ભક્તોના દાસના દાસના દાસ છે એ બધું આવી જાય. ભગવાનનું મહિમા હોય તો ભગવાન મહિમામાં જેટલી ખામી હોય એટલું એને નડતરરૂપ થાય. એ ગોપીના ચરણની રજ જેને અડતી હોય એવા જે વૃક્ષ લતા તૃણ ગુજતે માયલું કોઈ થાવ. અને તુલસીદાસે પણ કહ્યું છે, તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પક્કી પહેનિયા મેરે તન કી ચમ. જે તુલસીદાસને તો કેટલો મહિમા સમજ્યો કે જેના મુખમાં ભગવાનનું નામ હોય એને માટે મારા ચામડાને જોડા સીવડાવી આપો. યોગી બાપાએ ગમત કરી કે ચામડાને જોડે તો રહેવા દો, પણ બજારમાંથી લાવીને આપે તો એ બહુ છે. પણ બજારમાંથી લાવીને આમ આપે એવો આપણો સ્વભાવ છે. જોવા જઈએ તો ખરેખર એ સ્વભાવ ઉપરથી વિવેક ખાતર બધું રહે, પણ અંતરમાં તો આવા આવા બધા સ્વભાવ હોય. એનું કારણ કે ભગવાનનો મહિમા સમજતો નથી. એમ જેને ભૂલે પણ ભગવાનનું નામ મુક્તિ નિશે, તેને અર્થે પોતાના શરીરના ચરમના જોડા કરાવી આપે, તો જે ભગવાનના ભક્ત હોય ને ભગવાન નિરંતર નામ સ્મરણ ભજન કરતા હોય, વંદન કરતા હોય, ને જો ભગવાન મહાત્મા સમજતો હોય તો તેને આગળ શું માન રહે, ન જ રહે. એટલે તૃણ આછી જળ વસ્તુ છે એટલે એનો પણ આટલો મહિમા સમજશે કે એના એ વૃક્ષ ફેરીને જેને અડ્યા હોય એમાંનું હું કંઈક થાવ, તો જે ભજન સ્મરણ કરતા હોય, નિષ્ઠા હોય, સેવા કરતા હોય ભગવાન, તો એનો મહિમા તો કેટલો બધો સમજતા હોય. માટે મહાત્મા સમજે ત્યારે માન જાય છે, ભગવાનનો મહિમા સમજે તો માન જાય. ભગવાન મહિમાના જેટલું સમજવામાં ખામી હોય એટલું બધું તમારે નડતરૂપ થાય અને એ તમને સારી પેઠે નડે. પણ મહાત્મા સમજ્યા વિના તો માન જતું નથી. તે સારું જેને માન ટાળવું હોય તેને ભગવાન અને સંતનું મહાત્મા સમજવું. એને માન ટાળવું હોય, અને માન તો મહારાજે કહ્યું, માન બધા કમ બગાડી નાખે છે. ઓલા બે મણ દૂધ પાક હોય સરસ સુરતી દૂધ પાક, મારે યોગ્ય વખતે પેન્સિલ નાખે તો ઊભી રહે, પડી ના જાય એવો દૂધ પાક, એવો ઘટ દૂધ પાક, સરસ દૂધ પાક હોય. પણ જે સાપની લાર એને અડી તો એ બધું ટોપ ટુ બોટમ બધું ઝેર થઈ જાય. તો ગમે પોર્શન ગમે ભાગ ખાઈને તમે ખાઓ ધામમાં જાય એવું જોર છે. તો મારે કે માન પણ એવું છે, માન બધા કામ બગાડી નાખે છે. માન જેમાં જે વસ્તુમાં પડે માન એ નકારું થઈ જાય. તેવી રીતે આપણા મંડળમાં સત્સંગ મંડળમાં માન પેસવા ના દેવું, ચેતતા રહેવું, માન ઘૂસી ના જાય એ રીતે. અને માન તો ઘૂસી જાય હોય છે એ તમને ખબર ના પડે, તમે પોતે જ એના શિકાર બન્યા હોય તો તમને ખબર ના પડે કે માન ક્યાંથી આવું ક્યારે. અને તમે બધું કામ બગાડી નાખે છીનભીન કરીને પછી ખબર પડે, તોય ના ખબર પડે તો ખબર સાને કંઈ મારું કામ બગડ્યું. એ બહુ છૂપો ચોર છે એ માન છે ને એના. એટલે ટૂંકમાં આપણા મંડળમાં માન ના પેસવા દેવું, મંડળને તો બધું બગાડશે અને માન તો ક્યાંય ઊભા ના રહેવા દેવું એવી રીતે એને એના માટે નિર્માલી થવું, ભગવાનનું મહાત્મા સમજવું, એવા ભગવાન સંતનું મહાત્મા સમજે તેને કોઈ વાંધો આવે નહીં. ઇતિ વચનામૃતમ એ રીતે લોયાનું સોરમું વચનામૃત થયું.

0: Si Swami Narayan Bhagwan Ki Ghanshyam Maharaj Ni Jai. Apne jo Pramukh Sai Maharaj Ni je bhavana se apne is bhavana se pahunchu ase pan is bhavana se. એટલે આપણે જે ભાવના રિપીટ કરીએ તો કોપી કહેવાય. એટલે તમે માની લેજો કે આ સ્વામીની જે ભાવના છે એ આપણે પણ છે. સ્વામી જ્યારે બહાર નીકળે એટલે જન્મ દિવસે પ્રગટ્ય દિવસે બહાર નીકળે સંતોને અમે બધા ઊભા હોઈએ તો સ્વામી કહે કે આશીર્વાદ આપજો આપણે બધા સંતોને કહે અને પછી આગળ વધે. એટલે આપણે પણ એ જ ભાવના છે. આ સંતો ખરેખર બહુ ગુણિયલ છે અને આપણે જે ગુણગાન આપણે ગવાય છે તેમાં બધા બધું સમજ પડે છે. બધા છુપા છે બધા અને એક એકમાં એટલા બધા ગુણો છે અને જે ગુણો હોય પણ બીજા ગુણની અક્ષર પુરુષોત્તમ મહારાજની સંસ્થાને પુષ્ટિ કરે એવા ગુણો. બીજા ગુણો તો હોય બધા પણ એ તે ફિલ્ડમાં બધું કરે. પણ આપણે યોગી આપણે જે વાત કરી હરિભક્તોને સરબરા કરવી એ અમને બહુ બહુ મોટું. એટલે એ બધા ગુણો છે સંતોમાં. અને બીજા બધા ઘણા ગુણો પણ જે સંસ્થાને પોષણ કરે અને એવા ગુણો એટલે સંતોને ધન્ય છે. સંતોને હાથ પગ છે. હવે સંતો બધા વિચરે છે એટલે આપણું કામ થાય છે. નહીં તો આપણે એકલા ક્યાં બધા ફરી ઈશ્વર સ્વામી બધું બધું જ સોંપેલું છે. બધું જ કાર્ય કરે છે. અને જે પાંચ સંતો હશે આપણે હા કોઠારી બાબા ત્યાગર સ્વામી ડૉક્ટર સ્વામી વિવેક સાગર સ્વામી ઈશ્વર સ્વામી અને હા ઘનશ્યામ એટલે એ બધા સદ્ધર છે. એટલે આપણું કામ ચાલે બધાને સોંપેલું છે. સોંપેલું નથી પોતાને જાતે ફરજ સમજીને લઈ લીધું છે માટે અને ખૂબ સેવા કરી. આ સંતો તો જે પોતાનું નામ ના આવે એ રીતે ઈશ્વર સ્વામીને જોયું છે. ઈશ્વર સ્વામી પોતાનું નામ જ ના આવે અને બધી સેવા કરે બીજાને માન આપે બધું કરે. એટલે એવા બધા સંતો ડૉક્ટર સ્વામી કોઠારી સ્વામી એ બધા સંતો છે. અને આપણે સંપીને અમારામાં જે સંપ છે ને કોઈને તાકાત નહીં તોડી શકે. છ સંતો પછી બીજા તો પંચ છ ગેરંટી કોઈ સંતો ભગવાનના લાડેલા છે. યોગ્યપણ લાડેલા પ્રમુખ સ્વામી લડેલા છે એટલે બધું સારી રીતે કાર્ય થાય છે. અને જો આપણે તો જાંજરીએ તો હાર તો રદ થાય, બધું સાંઈ બાપા જ કરી ગયા, બધું જ કાંઈ બાકી રાખે નથી. અને આપણે તો આ 84 ફૂટનું હોય ત્યાં સપના એમાં કલ્પનામાં ના આવે. ભાઈ સ્વામી બાપાને દયા દ્રષ્ટિ છે એટલે એમને કષ્ટ બધું એમને વેઠવું, બધું બધું માન અપમાન બધું થયું. અને આપણે સીધે સીધો, કેમ કે આપણે એમના છીએ ને, એટલે આ તમારું બાળક તમે બધું આપો. બાપ છે ને બાળકને બધું આપે, પોતે કષ્ટ વેઠે બધું કરે પણ. એટલે આપણે એવી રીતે શાસ્ત્રી મહારાજે યોગી આપે, પ્રમુખ સાહેબમાં કોઈ જુદારો રાખતો નથી. હરિભક્ત સંતો એકદમ એમને પ્રમુખ સાહેબ કહે કે માથામાં પાઘડી ને પાઘડીમાં માથું, હરિભક્ત કોઈ જુદા નથી. અને મહારાજે પણ કહ્યું છે જે ભગવાન સંત અને હરિભક્તો એમાં જે જેટલી પ્રીતિ એટલું કારણ દેષ્ટળે. જો સંત ભગવાનને સંતો સમજ્યા આપણે, અને હરિભક્તો સંતો એ બધામાં પ્રીતિ જેટલી પ્રીતિ હોય એકલા ભગવાનમાં નહીં હરિભક્તોમાં જેટલી પ્રીતિ તેટલું કારણ દેષ્ટળે. અને એવું ના હોય તો મારે કે કારણ દેહમાં ઓછું ટળે આવી જાય. એટલે ભગવાન આપ કારણ દે તો ટળવું બહુ અઘરું છે, કોઈને સમજાય નથી અને શાસ્ત્રમાં લખી જ નથી આ વાત કારણ દેહની. તો અને બીજી બધી વાત ઘણી બધી સારી છે પણ આ વાત શ્રીજી મારે કે મેરા અવતાર તો કાર્ય કારણ ને દૂસરા અવતાર તો કાર્ય કારણ કે માટે છે, ઓર મેરા તો કારણ દે કે નાશ કે નાશ કે વાસ્તે. એટલે એમાં આપણને ગોઠવી દીધા ભગવાન સંત અને હરિભક્તો બધામાં પીરી હોય એટલે એકલા. અને મહારાજ શ્રીજીમાં તો દાસના દાસ પોતે આપણે તો આજ્ઞા પછી કરે, પોતે દાસના દાસના દાસના મહારાજ કે અમે એવા છીએ. અને યોગી બાપા એકવાર વાત કરેલી કે બધા હરિભક્તો જે છે એમાં એક હરિભક્ત એના બાળકને લઈને ઊભા હતા. સ્વામીએ કહ્યું કે આ તમારો બાળક છે, એની એને પાણીમાં અંગૂઠો બોરીને એ અમે ચડાવીએ તો દાસ કહેવાય. કેટલી બધી એટલે આ મૂલ્યો આપણે ધારણ કરવા, બીજું કચરો ભેગો ન કરવો માન ઈર્ષાને, એમાં કોઈ લાભ નથી, ખોટનો ધંધો છે. એ બધું ત્યાગ કરીને આવા ભગવાન આવા સંત મળ્યા, ક્યારે મળ્યા નથી, એટલી બધી મોટી પ્રાપ્તિ છે. અને મારા એક ગુણાતીતાન સ્વામીમાં તો બધું આવી ગયું. તો મારા કે ગુણાતીતાન સ્વામી કરતા અનંત ગણા ભગવાન આગળ છે. કેટલી મોટી પ્રાપ્તિ આપણે, કેટલી મોટી. એટલે જો આ વાત પ્રાપ્તિની સમજાય ને આનંદ આનંદ રહે, કોઈ દુઃખ માત્ર રહે. અને આ જે તમને દુઃખ આવે છે એ મહારાજે જ મૂકેલું છે, એ તો છકી જવાય બધું ગળગળ ગોટાવાળા અને ઈશ્ક એસી કી તેસી કરી નાખે. એટલે મહારાજ બધાને થોડું થોડું મૂકેલું છે એટલે આમાં ગૂંચાયેલું છે. અને આ મોટી વાત બાજુમાં રહે नहीं तो अब मोटी बात में चढ़ी है तो डटन सो पट्टन कहीं ना कहीं એટલે આપણે જે છે અત્યારે જે રીતે સત્સંગ કરીએ છીએ તે કરવાનું, દાસાનો દાસ મહિમા સમજીને એકબીજાને ચરણ માથે ચડાવીને કેટલી બધી વાતો કરીએ. એમાં જો આ બધી વાત એક વાત પણ હાથમાં આવી જાય આ બધે મૂલ્યો છે ન્યાલ થઈ જાય અને અખંડ આનંદ રહેતા અખંડ આનંદ. હવે કચરો આપણે જોઈએ કચરો, પણ મહારાજે કહ્યું કે એ ભગવાનના ભક્તની સેવામાં કામ આવે તો એ અમૃત થઈ જાય, નહીં તો કચરો. જે તમારે વ્યવહારમાં બધા વપરાય એ બધો કચરો કહે, પણ ભગવાનને અર્થે કામ હોય એક અણુ જેટલું. પણ મહારાજ કે અમે તો મેરું જેટલું માની લઈએ છીએ, અણુ જેટલું. એટલે આપણે બધા કેટલી બધી સેવા કરેલી છે એટલે એનું બળ રાખવું, સેવા કરી છે ને છાતી ઠોકીને કહી છે. આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ, સદાંગ મોરા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઘટમાં પ્રાણ હોય એટલે છેલ્લો શ્વાસ, ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી નિર્માણેપણું સૌ રાખવું. આ સત્સંગ છે, સત્સંગ બી ઘટમાં પ્રાણ હોય ત્યાંથી સૌએ નિર્માણીપણું રાખવું. એટલે 24 કલાક 365 દિવસ અને તમારી આવરદાન છેલ્લા શ્વાસ નિર્માણીપણું રાખવું. કેટલાનો પાનું પડે આમાં બધાને વિકેટ ઉડીએ. શ્રીજી મહારાજે કઈ જીવન દોરી આપી દીધી. ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી નિર્માણીપણું રાખવું. નિર્માણીપણું ધીરજ અને ક્ષમા ધીરજ અને ક્ષમા જેમાં હોય તે ત્રણ દેહ ને ત્રણ અવસ્થાથી ફળ થઈ ચૂક્યો. કેટલી મોટી સિદ્ધિ, ગજબની. એકાંતિકપણું કહે, નિર્માણીપણું ધીરજ અને ક્ષમા. નિર્માણીપણું હોય અને ધીરજ હોય અને ક્ષમા, આ ત્રણ ગુણ જેમાં હોય તે ત્રણ દેહ અને ત્રણ અવસ્થાથી પર થઈ ચૂક્યો. કાંઈ બાકી રહે નહીં, ત્રણ ગુણ આવ્યા. આપણે ઓલા શિબિરોમાં અને રોજ પ્રેક્ટિસ માટે આપણે પૂજા વખતે આપણે માનીએ, હું આત્મા છું, બ્રહ્મ છું, આમ છું, અને એવી રીતે પ્રેક્ટિસ કરીએ એ કાંઈ કામમાં ના આવે. સારી વસ્તુ છે પણ બહુ કામમાં ના આવે. અને આ ત્રણ ગુણ છે નિર્માણીપણું, પ્રેક્ટિસ, ધીરજ, પ્રેક્ટિસ અને ક્ષમા. આ ત્રણ ગુણ હોય તો એકદમ
1: एस्केलेटिंग स्पीड एकदम हाइट ऊपर जतो रहे ने ओला ओला अपने करिए कराइए सारी वस्तु बीजो कहीं ना करतो है तो आ तो आटलू तो करे पना तान गुण है एकदम तुम्हें हाइट पहुँचा रहे।

મોક્ષનો ગરજો થઈ રહે, પોતાની બુદ્ધિને અતિશયોક્તિ તો જાણે, બીજા હરિભક્તોને મોટા માને, એની જ ભક્તિ થાય છે, એની જ. આટલા બધા ગુણ ધરાવે ભક્તિ થાય. જે માન રાખે છે તે સત્યમાં ઘટી જાય છે. જેટલું માન હોય એટલા તમે લો કેટેગરીમાં. મહારાજે કહ્યું કે માનનું મૂળ અજ્ઞાન છે, અંધકાર છે. માનનું મૂળ અજ્ઞાન છે, અંધકાર છે. હવે અંધકારમાંથી જે નીકળે એ બધું બધું જ પણ ને અંધકારમાંથી જે પ્રગટ થાય બધું ડોળાએ ક્લેશ કરે બધું જ થાય. તો માનનું મૂળ અંધકાર છે, અજ્ઞાન છે. માનનું મૂળ અજ્ઞાન એમાંથી જન્મે છે. એટલે એનો અર્થ થયો કે માન રાખવું જ નહીં. માન અને મોટો મોટો દોષ માન છે. આ સત્સંગમાં જે જે ગયા છે માનને કારણે ધામધૂમથી વિદાય લે છે. માન હોય એને સત્સંગ ગમે નહીં. એટલે માન તો રાખવું જ. ભલે જો મહારાજ આમ વાત કરો, જે માન રાખે છે સત્સંગમાં ઘટી જાય છે. કોઈ ગુણનું માન ન આવે એ વાત કદી ભૂલશો નહીં. પછી ગુણનું માન તો વધારે ખતરનાક કે ગુણનું માન, મેં આટલું કર્યું, આમ કરું છું, મેં આટલી સેવા કરી, બીજા કોઈ કરતા જ નથી, એવું તો હોય. ગુણનું માન હોય એ તો બહુ ભયંકર. કોઈ ગુણનું માન ના આવે એ વાત કદી ભૂલશો નહીં, કદી ભૂલશો નહીં. એટલે કદાચ આપણામાં ગુણ હોય, આપણે સેવા કરી હોય, બધું કર્યું હોય, પણ પાછળ બળ છે, કદી ભૂલશો નહીં કે આ બધું આપણે શું કરવાના હતા. બધું ભગવાન જ કરે છે. ભગવાન કહે છે ને, મારી મરીજી અને કોઈથી તળવું ન તોડાય, બધું ભગવાન કરે છે, આપણે શું કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ આપણે આ પરદેશ અમેરિકાની વાત છે, ત્યાંથી સર્વમંગલ સ્વામીએ સ્વામીને વાત કરી કે સ્વામી આ હરિભક્તને તમે કહેશો ને તો લાખ ડોલર સેવા કરશે. તો થઈ ગયું વાત, સ્વામી વિભા કરી તર થઈ ગયું. પછી સર્વમંગલ સ્વામી કે બાપા આપની દયાથી આ બધું થયું છે. સ્વામી સામે ફોટો હતા યોગી આપણ પ્રમુખ સ્વામી, અરે એ શાસ્ત્રી મન સ્વામી કે આ મૂળમાં છે, મારું મન શું હશે, એને લીધે બધું થાય છે, એમને લીધે જવા. હવે આમ જવા જઈએ તો પ્રમુખ સ્વામી મહારાજને એક કહેવાથી બધું થઈ ગયું, પણ સ્વામી ઉપર બતાવે એટલે ગુરુનું માન ના આવે. કોઈ ગુણનું માન ના હોય એ વાત કદી ભૂલશો નહીં. આપણે આ ખાસ જો મહારાજ જ પોતે કદી ભૂલશો નહીં. બધું થાય આ સત્સંગમાં, આપણે સેવા કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, બીજા બધા ગુણ ધરાવીએ છીએ, પણ એનું માન ના હોય. દેવું ઊંડમાંથી ચૂડમાં પડાય જેવું છે, બકરું કાઢતા ઊંઠ પહેરે અને જેવું થયું. જેમ રસને ઝેર બગાડે છે તેમ માન બધા ખેલ બગાડી નાખે છે.

रस है, शरीर में रस है, कई रस है, रस में जहर बगाड़े है, मन अंदर जरा जहर नाखो, टॉप टू बॉटम बधु जहर थी जाए, बेमन दूध पाक हो सर्पनी लार पड़ी तो टॉप से बॉटम बधु जहर थी जाए। महाराजे कहू के रस जब रस ने जहर बगाड़े थे तब मान बद्धा खेल बगाड़ी ना कहे, जीरो लेवल पर है, माइनस में जाए, जीरो नहीं बने। એટલે માન છે, એટલે પંક્તિ છે માન ઈશ્વર સંત ના નિષ્કવાન સમિતિ 64 પે મોટા મોટો દુશ્મન છે માન બધું, અને સત્સંગમાં એમાંથી જ બધું ઘણા વિઘ્નો આવે છે, બધા બધાને જેટલા એટલા ગયા છે મૂળમાં માન, માનને લીધે માન લીધે ઈર્ષા થાય, પછી મંદારું થાય, અને માનને લીધે તમારે એ બધું થાય કે જેને લીધે આ બધું હઠ હઠ માનની ઈર્ષા, માનને લીધે જ છે હઠ ને માન, હઠ ને ઈર્ષા, માન છે એમાંથી બે પુત્રો, બે એક પુત્ર એક પુત્રી જન્મી માનમાંથી, તે જે માન છે એ છોકરો છે, માનનો છોકરો એ ઈર્ષા ક્રોધ, અને છોકરી માનની છોકરી ઈર્ષા, પછી એમાંથી વધારે વિસ્તાર થાય, ગ્રાન્ડ ફાધર ગ્રાન્ડ ગ્રાન્ડ ચિલ્ડ્રન બધું, બધા દોષોનું મૂળ માન છે, પિતામાં હરિભક્તો માનને ત્યાગવું, હરિભક્તે તો માનને ત્યાગવું, જો ના ત્યાગે તો કુસંગ તેને વર્ગે છે, તરત કુસંગ વર્ગે, કુસંગ તો મોડું ફાડીને બેઠું છે મગરની જેમ, જરાક ભૂલ થાય હડપ કરી લે, તો માનમાંથી જે પરિણામ આવે એ આ બધું બગાડે છે। હરિભક્તો માનને ત્યાગવું, હરિભક્ત બધા સંતો હરિભક્તો, હરિભક્ત હરિભક્તોને કહ્યું તો સંતને તો કહે જ ને, હરિભક્તે તો માનને ત્યાગવું, જો ના ત્યાગે તો કુસંગ તેને વર્ગે છે, તો એકદમ હડપ કરી જાય, અને પછી ખલાસ એ સત્સંગ મૂકીને આવા મહારાજ આવા સ્વામી મળ્યા, અનંત અનંત જન્મના સાધને મળ્યા, અને બધા સાધનનું ફળ આપણે પાણી ઉપર ચાલ્યા, અગ્નિ ઉપર ચાલ્યા, કેટલા સાધનો કર્યા, આપણે જ બધા નાના નાના બધા બેઠા છે ને, સાધન બધા સાધન કરી ચૂક્યા પછી સત્સંગ મળ્યો છે, અને આવો અને બધા સાધનો ફળ આપણે મહારાજ મળ્યા, અને કોઈ દિવસ મળ્યા નથી મહારાજ, કોઈ દિવસ ક્યારેય મળ્યા નથી, અને આવા ભગવાનના સંતને મૂકી દઈએ તો બધું થઈ રહ્યું ને। અને એક અલ્પ વાતમાં માન કચરો છે, કાદો છે, કચરો પકડી રાખવો અને હીરા મોતીને ત્યાગવું એના જેવી વાત થઈ। શ્રીજી મહારાજની પ્રાપ્તિ એટલે હિમાલય, અને તમારા બધા આ માન કાદો કૂચા બધા એક ઢેફા જેવું છે, અને અને આ જન્મે તો માન છે, બીજા જન્મે
તમે ક્યાં રહેશો? જેની પાસે માન માગો છો એ બીજે જન્મે તો ક્યાં એ તમારો બાપ થશે, કંઈ ખબર ના પડે, અને તમે એના દીકરા થશે અને બધું. એટલે બધું આ જન્મ પૂરતું છે. જેની પાસે તમે માન માગો છો, આ કરો છો, બધું કચરો છે એ બધું મૂકીને આવી ભવ્ય પ્રાપ્તિ થઈ છે આપણને. મહારાજ સ્વામીની કદી મળ્યા નથી, ક્યારેય મળ્યા નથી. એટલે હવે આ બધું મૂકીને, પરમ ચિંતામણી મૂકીને, અને આપણે માનમાં બધું ખોઈ નાખીએ એ કરતા નહીં. એ બહુ સત્સંગ બધું ખલાસ. માન મળ્યો સત્સંગ. ઓલા એક આંધરો હતો ને, એને સજા કરી રાજાએ. પછી આંધરાને શું સજા કરે? એટલે મહારાજે કહ્યું કે અરે રાજાએ કહ્યું કે તું આ કોર્ટમાં ફરતો જાય, એક દરવાજો છે ત્યાંથી નીકળી જા, તે તારી સજા. તું બધે ફરતો ફરતો જ્યાં આવે ને, બહાર આવે નીકળવાનું, તે વખતે ખંજોરે અને વોકિંગ ઊભો રહે ને ખંજોરે, તો વાંધો નહીં, ચાલતા ચાલતા ખંજોરે, એટલે દરવાજો જતો રહે. એવી રીતે ટીચાયા કરે કે એટલે મહારાજ આ બારી છે, આ ભગવાનને સન મળ્યા છે. આ જો મહારાજ સ્વામી ના મળ્યા હોત તો આપણે ચકરાવો તો ચાલુ જ હતો. એકદમ એ મહારાજ મળ્યા એટલે બ્રેક વાગી, એક બ્રેક વાગી અને બધું પલટી નાખ્યું. અને અમારે જો આપણે ખોઈ નાખીએ આ સત્સંગ તો શું કર્યું? એટલે આ મહારાજ જે વાત કરી પહેલાંથી, સત્સંગમાં જેને અતિશય ખપ હોય, ખપ વાળ કંઈ બાકી રહે નહીં. પૈસાનો ખપ હોય, માનનો ખપ હોય, જેનો એનો ખપ હોય, બધું મેળવે છે, મેળવે જ છે ગમે એમ કરીને. અને સંતને દિન આ દિન રહે ને મોક્ષનો ગરજુ થઈ રહે, સંતને દિન આ દે. ભગવાન કૃપા જે હમણાં કીર્તન બોલતા હતા, સંત પરમ હિતકારી, એને કોઈ સ્વાર્થ નથી. એ આપણે અતિશય ઢગલા બંધ આપવાયા છે અને તમે મુઠ્ઠી વાળીને બેસી રહો અને એ સ્વાર્થી આ છે, આ છે, આ બધું કે. એટલે સંતને દિન આ દિન રહેવું એટલે આ કે મારું પરમ કલ્યાણ કરે છે, મારા અતિશય હિતે છું છે એ રીતે માનતા, એટલે એ સંતને દિન આ દિન રહેવું કહેવાય. ને મોક્ષનો ગરજુ થઈ રહે, પૈસાનો ગરજ હોય, બધી ગરજ હોય એ આપણે પૂરી પાડે છે, એમ મોક્ષનો ગરજુ. અને આ ટાણું આવ્યું છે મોક્ષનો ગરજુ. મહારાજ સ્વામી ના મળ્યા તો બરાબર છે, અને આવા મોક્ષના આપનારા અતિ પરની પરથી વસ્તુ છે એ આપનારા આવ્યા છે, એટલે મોક્ષનો ગરજુ થઈ રહે. પોતાની બુદ્ધિને અતિશય તુચ્છ માને. આ સત્સંગ બુદ્ધિ, સત્સંગમાં ભગવાનને સંતને ઓળખવા માટે બુદ્ધિની જરૂર, આટલું કે બીજે લપટાઈ ના જઈએ. એટલે પછી એ ઓળખ્યા પછી તો તારું મારી દેવાને, પછી પોતાનું ડાપણ ના કરવું, આ ના કરવું. સંતને દિના દિન તમને લાગે ડાપણમાં, તમને લાગે કે હું કરું છું કોઈ ના કરે, આ બધું બધું ટોપ ક્લાસ, પણ એ મૂકી દેવાની. ભગવાનને સંત બધું જાણે છે, તમારા ભવિષ્યનું જાણે છે, ભૂતકાળનું જાણે, બધું જાણે છે. હવે એમની આગળ શું તમે દાપણ કરો છો? પોતાની બુદ્ધિને અતિશય તો જાણે, બીજા હરિભક્તોને મોટા માને, આ સેફ, ઓલી સિક્યોરિટી હોય ને, આ છે. બીજાને મોટા જાણે, સિક્યોર તમે સત્સંગમાં જાઓ જ નહીં, બીજાને મોટા જાણો છો, સિક્યોરિટી, ફર્મ સિક્યોરિટી, દ્રઢ સિક્યોરિટી. બીજા હરિભક્તને મોટા માને
એની જ પ્રગતિ થાય છે. જે માન રાખે છે તે સત્સંગમાં ઘટી જાય છે. કોઈ ગુણનું માન ન આવે એ વાત કદી ભૂલશો નહીં. જેમ રસને ઝેર બગાડે છે તેમ માન બધા ખેલ બગાડી નાખે, તો માઇનસમાં જતું રહે. હરિભક્તે તો માન ત્યાગવું, હરિભક્ત હોય ના હોય તો બરાબર, પણ હરિભક્ત થયા તમે, વર્તમાન ધરાયા, કંઠી પહેરી, ભગવાનના આશીર્વાદ થયા, એ હરિભક્ત. હરિભક્તે તો માનને ત્યાગવું, જો ના ત્યાગે તો કુસંગ તને વર્ગે છે, બધું બરબાદ થઈ જાય. જેટલી પ્રાપ્તિ, જેટલી કમાણી બધી, જો લોકો બધું ખૂબ કમાય છે. એક અમારે એક હરિભક્ત આવ્યા હતા, એને 60 કરોડ કમાયા. ઓર્ડિનરી હતા પણ 60 કરોડ કમાયા હીરાના વેપારમાં બધું. અને એક સટ્ટો રમ્યો, 63 કરોડ ગયા. 3 કરોડના વ્યાજ ભરતા, ક્યારે ભરી રહ્યા છે? એટલે હવે મારે કે બધા ખેલ બગાડી નાખે. હરિભક્તે તો માનને ત્યાગવું, જો ન્યા ત્યાગે તો કુસંગ તેને વર્ગે છે. કુસંગ એને તૈયાર જ છે એકદમ. જ્યાંથી અહીં સત્સંગમાંથી છૂટ્યો, કુસંગ ખેંચી જાય એને. મને સદાન સાંઈ મહારાજની જય.

श्री स्वामीनारायण भगवान की जय, श्री अक्षर पुरुषोत्तम महाराज की जय, गुणातीतान स्वामी महाराज की जय, भगत जी महाराज की जय, शास्त्री जी महाराज की जय, योग जी महाराज की जय, प्रमुख स्वामी महाराज की जय, प्रमुख साई महाराज, अक्षय श्रीजी महाराजे वात करी, दरेक में दीव भाव राखो, अने योगी आपा ए ज वात करी के निर्दोष बुद्धि એ જ સેવા. આપણે માનીએ છે કે એ સેવા ખરી, પણ એ ચાકરી કહેવાય. સેવા ચાકરી છે ને શબ્દ, સેવા ચાકરી. તો આ જે કરીએ દેહની સેવા એ ચાકરી કહેવાય. અને સેવા તો નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી એ સેવા કહેવાય. અને આ ગુરુ પરંપરા મારા સ્વામી એમને એ જ રાખ્યું છે, ત્યારે આપણે નભ્યા છીએ, નહીં તો કોઈ પાસે આવે નહીં. આપણને માનની અપેક્ષા હોય, એક જરાક માન મળે ને તો હેત થઈ જાય. એ સારું છે, ભગવાન ને ભગવાનના ભક્તમાં એમાં હેત થવું જ જોઈએ. યોગી આપણે વાત કરી કે પહેલાં હેત કરવું અને પછી આપણી વાત મૂકવી. જે આપણે કહેવું હોય એ વાત મૂકવી, એટલે આપણે કહેવું શું છે? મહારાજ સ્વામીની વાત, અક્ષરને પુરુષોત્તમની વાત એ કહેવાની, પણ પહેલાં હેત કરો. સીધો આપણે કહીએ કે મન શ્રીજીમાં સર્વોપરી છે, નહીં માનો. સામે એવો જ જવાબ આપે, એટલે એ વાત. અને જે ભગવાનનો ભક્ત હોય એને હેત ઉપજે જ. સામી વ્યક્તિમાં ગમે એવી હોય પણ એમાં હેત ઉપજે. અને કેમ કે દયાને કારણ કે આ જીવ અનંત જન્મથી રખડે છે, અને હવે એને મહારાજ સ્વામી નિષ્ઠા થઈ જાય, કામ પતી જાય, એવી દયા એમના મનમાં રહે છે, એટલે આપણું બધાનું કામ થાય. જો મહારાજ સ્વામી આવ્યા, સંતો પરમહંસો બધા વિચરણ કર્યું, કેટલો સત્સંગ વધાર્યો. એક એની પાછળ દયા, હેત, બધા પરમહંસોએ તો કેવા કેવા દુઃખ વેઠ્યા છે, ક્યાં ક્યાં ગયા છે. અને પેલા એક ખેડૂત તો એની વાત કરવા ગયા તો એને કોસ મારી તો સાધુ પડી ગયા, પણ પછી બેભાન થઈ ગયા. થોડા વખત પછી પાછા ઊભા થયા, પાછી વાત કરવા લાગ્યા. એવું તો આપણે તો ભાગ્યે કે આ જોખમ છે, એ જોખમ નહીં. એ પાછી વાત કે એટલી બધી દયા કે આનંદ જન્મથી આ ભટકે છે, અને કોઈ પણ રીતે એને આ શબ્દ લાગે તો એનું કામ થઈ જાય. આ બાજુ અનંત જન્મથી ખારો દરિયો, આમાં ખારા સચ છે. એમાં જો પ્રમુખ સાહેબ મહારાજે એક વાર કહ્યું, આપણે કીર્તન ગાઈએ છીએ,
સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈ જ તરિયો. તો પ્રમુખ સાહેબ મહારાજ કહે કે સંસાર છે દુઃખ દુઃખનો દરિયો, સુખ તો છે જ નહીં અંદર. એટલે એવું છે, પણ એમાંથી બહાર કાઢીને અને અતિ અતિ સુખમાં ગોઠવવા છે, તો એની પંક્તિમાં બેસાડી દેવા છે. એવી વાત મહારાજ સ્વામી કરી. પણ આ જીવને બહુ કેટલો મહિમા કે કેટલું બધું કે કેટલો ઘસાય, કેટલો ખમે, કેટલું બધું પછતારે અને જીવને બેસે આ વાત. પણ તોય સંતોએ દયા કરી. જો એક રાજા હતો, રખડી પડ્યો હતો જંગલમાં, એના માણસ એ છૂટા પડી ગયા. પછી એને તરસ બહુ લાગી હતી, પછી એ તો તરસ્યો. જેને તરસ લાગે એને ખબર પડે કેવું હોય. પછી એને એક ખેડૂતને જોયા, એની પાસે માટલી હતી. રાજાને થયું કે બસ આપણું કામ થઈ ગયું, આપણે પાણી પીશું. પણ એને આમ તો પાણી નથી પીવું, પાંચ ગામ આપવા છે, પાંચ ગામ. અને ખેડૂત જ્યાં રાજા પાસે આવ્યો, માટલું ફોડી નાખ્યું. કેટલી અવરાઈ. હવે સામાન્ય માણસ હોય તો પાણી પાય, પણ કેવું સૂજ્યું, માટલું ફોડી નાખ્યું. રાજા આવ્યો, રાજાએ જાણ્યું ભલે મારી સેવા ના કરી આ બધું થયું, પણ મારે તો સંકલ્પ પાંચ ગામ આપવા જ છે. તો રાજા એને પાંચ ગામ આપ્યા. પછી દશેરા આવે ને દર વર્ષે, એટલે બધા ભેગા થાય, બધા પોતાની બહાદુરીની વાત કરે કે મેં આવું કાર્ય કર્યું, રાજા માટે આવું કર્યું. તો એને પાંચ ગામ આપ્યા, પહેલાં દસ ગામ આપ્યા. તો આ ખેડૂત શું બોલે, પાણી નાથી પાયું તો પાંચ ગામ આપ્યા, બોલી શકે? નીચે મોડું થઈ ગયું. પણ એ તો ભગવાનને સંત દયા જ કરી છે. એ તો તમે મારો જોડો જોરાને દીકરો આપ્યો, ગુણાતીતાન સ્વામીએ મારા જોડ્યા બધા કાઢ્યા તો એને દીકરો આપ્યો, આવું બધું કર્યું. એટલે સંત અતિ દયાળુ છે, પછી દયા સમજવી મુશ્કેલ છે. આપણે આ લોકની વસ્તુ આપે એટલે દયા કરે, બહુ કૃપા કરી ગયા. પણ આજે જન્મનો રોગ ટાળે ને એનો ફેંસલો કરી નાખે. જો આપણે આ લોકમાં જો એક કોઈ રોગ થયો હોય કાંઈ પણ, અને ડૉક્ટરનો કેટલો આભાર માનીએ, મટાડી દેતો કેટલો આભાર માનીએ, એને મને જીવતો રાખ્યો એટલી બધી વાત પહોંચાડી દે. તો આ જન્મનો રોગ પણ સમજાયું નથી, જન્મ મરણ શું, જન્મનો રોગ શું, પછી સમજાય તો કામ થઈ જાય. તો આ ડૉક્ટરોના ડૉક્ટરો છે, મોટા ડૉક્ટર છે. ભવસાગર, ભવરોગ, ભવરોગ કોઈ રીતે મટે નહીં, મટ્યું જ નથી, અનંત જન્મ થઈ ગયા. પણ આ ભવરોગ ટાળેવા છે, નૌકા પાર ઉતારેવા છે આજ. પણ જો આપણે આટલી બધી દયા કરી મહારાજ સ્વામીએ, તો આપણે અને આપણે તો બધા બહુ ભાગ્યશાળી છે. પ્રમુખ સાહેબ મહારાજ કે સંતો મળ્યા છે, પણ ઓળખાયા. સંતો મળ્યા પણ ઓળખાયા, એ બહુ મોટી વાત છે. નહીં તો આવીને જતા રહે, નીલકંઠવણની કેટલા ગામો ગામ ફર્યા, પણ કેટલા ભેગા થયા છે, કેટલા જોયા છે. એને બુદ્ધિ પ્રમાણે, શક્તિ પ્રમાણે એને ઓળખ્યા.
એટલે એવી રીતે મહારાજને કેટલા ઓળખ્યા, મહારાજ પરમહંસો હતા તોય ઓળખી શક્યા નહીં એમના નજીકના. પણ આપણે સ્વામી શાસ્ત્રીમાંની દયાથી હવે તો મોટો લાભ થયો અને બધાને ઓળખાયા. એ આ બહુ ઝીણી વાત છે, સૂક્ષ્મ છે. આપણે 24 કલાક સ્થૂરમાં રાચીએ છીએ એટલે આ ઝીણી અંતર્દૃષ્ટિ કરીને પછી લાવી પડે. ને એ તો આખો 24 કલાક આપણે કેટલો બધો સમય બીજી ફાલતુમાં, દેહની ક્રિયામાં, દેહને લગતું બધું, દેહને બધું લગતું, આ ખાવું પીવું, આ નોકરી કરવી, આ બધું દેહને લગતું છે. એટલે મોટે ભાગે એમાં સમય જતો રહે. એટલે મહારાજ કહું કે દિવસમાં 1-2 વાર પણ અંતર્દૃષ્ટિ કરે. જો અયોધ્યા પ્રસાદ મહારાજને જવાબ એમને કહું કે આખા દિવસ અમે પાપ કરીએ છીએ, એવો કોઈ ઉપાય કે પાપ ટળી જાય? મહારાજે કહ્યું કે 1 ઘડી પણ આ લગ્ની લાગે અને એકાગ્ર થઈને ભજન કરે તો બધા પાપ ભરી જાય. પણ ટૂંકમાં આપણે મોટો ભાગ આ દેહની ક્રિયામાં, દેહને લગતું બધું 24 કલાકમાં માંડ. અને એ મહારાજ કહે કે આ ભગવાનના સંત લોઠાએ પ્રભુ ભજાવે છે. આપણે કોઈના ભજન વજનની પડી જ નથી. આપણે જાણીએ છીએ બધું કે આટલો લાભ છે, આમ છે, પણ ક્યાં ટાઈમ છે એમ કરીને. અને ક્યાં ટાઈમ છે, અનંત જન્મ વીતી ગયા, ક્યાં ટાઈમ છે? અને હજુ ટાઈમ ના મળે તો કેવું કહે? એટલે આ સત્સંગમાં લગ્ની લાગી. અને જો કોઈ વાતનો આપણે આગ્રહ હોય, લગ્ની લાગી હોય, તો બીજી ક્રિયામાં પણ એ સામ. અમે મુંબઈ પોસ્ટ ઓફિસમાં ગયા હતા પેલું કરવા, અને તે વખતે ક્રિકેટ મેચ ચાલતી હતી. તોલા લખે, 1 લીટી લખે અને બાજુનો હોય અને પૂછે સ્કોર સ્કોર. હવે એ આખો દિવસ નોકરી, 8 કલાક નોકરી કરે પણ 4 કલાક તો એમાં જ જાય, એને ખબર ના પડે, બીજાને ખબર ના પડે, એના ઉપરી છે પોસ્ટ માસ્ટર, એને ખબર ના પડે, બધું ચાલતું હોય બધું અને કામ થઈ જાય. એટલે આપણે એવી ટેવ પાડવી. જો ગોરધનભાઈ શેઠ હતા, વણિક હતા, એ કરે ધંધો કરે પણ સામાને બોલાવે, એને બોલે સ્વામિનારાયણ એ રીતે. એટલે આવું જ કરવું પડે અમને. તમારે ગ્રહસ્થને તો બધું ટાઈમ કાઢો બધો બહુ છે, પણ એને ભેગા તમને મહારાજ સ્વામીની નિષ્ઠા દ્રઢ થઈને ઓટોમેટિક સાંભળે, પછી ક્રિયા કરતાં કરતાં મહારાજ સ્વામી યાદ આવે જ. અને કેટલા હરિભક્તો એવા થયા, હજારો હરિભક્તો મહારાજના વખતમાં. એટલે આપણે આ જ ઉપાય છે કે ક્રિયા તો કરવાની મૂકી શકો એમ નથી. માંડ 8 કલાક દાખલો કરો ત્યારે રોટલો ભેગા થાય, એટલે એ તો કરવું જ પડે. પણ એની અંદર આ જેમ પેલા ક્રિકેટ પોસ્ટ માસ્ટર ઉઘરાણી કરે સ્કોર સ્કોર સ્કોર કરે, અમે ત્યાં 1/2 કલાક ઊભા થયા. અમે કહે આપો ક્યારે પતશે આ, એવું છે. તો જે અને એને ચિંતા ના કરીએ, પણ એ લગ્નની વાત, ઈશકની વાત છે. બીજું બધું તો આખો 24 કલાક ભજન કરે પણ ઈશક ના હોય અને મારા ગમકાર રાખે એ કામ ના થાય. પણ થોડીક જ, એક
બે પાંચ સેકન્ડ બે પાંચ મિનિટ પણ મારા સ્વામી એટલે એ લગ્ન ચાલુ જ રહે એની અને એવી આ પૂજા વખતે આ વખતે તે વખતે ઠરીને બેસીએ તો એકદમ વધારે એકાગ્ર થાય પણ ઓલું તો મારા સ્વામીની નિષ્ઠા તો ચાલુ જ રહે ને ચાલુ જ રહે એક આપણે એક ખેડૂત કલ્યાણજીભાઈ હળ હાંકતા હતા બે સાધુ દોડતા દોડતા કે મહારાજ ઉભારો ઉભારો કલ્યાણજીભાઈને કે હું તો ઊભો તો રહું પણ મારે એક વાત કરી તમારા કરતાં હું પહેલી વાત કરું અને બરાબર હોય તો ઠીક તો મહારાજ સર્વોપરી ભગવાન છે ગુણાતીત મૂરખ છે તો એટલે સાધુ તો મારે આ જ વાત કરવાની હતી જાઓ કે તો જો ખેડતા ખેડતા પણ મનમાં તો આ જ હતું આ જ રમતું હતું ખેડે બધું કરે પણ લગ્ની આમાં એટલે એ રીતે આપણે ગોઠવું જ પડશે અને એમાં સ્વામી મારા લગ્ન લાગે એટલે એ રીતે એવું ભજન કરવું પડશે આપણે એટલે મહારાજ સાંઈ દ્રષ્ટિ કહી આપણે કોઈ દાખલો કર્યો નથી કોઈ દાખલો કર્યો ખરો ખરેખર જોવા જઈએ ને કોઈ પણ આ જે ભીડો બેઠો છે એનું ફળ મળે છે ભીડો અમથો નથી ઓલા તો મજૂરી કરે તો 5 રૂપિયા 10 રૂપિયા મળે આપણે તો અનંત ઘણું મળે છે ભીડો બેઠે છે અને એ ભીડો એટલે એ જ્ઞાનનો ભીડો છે સમજપૂર્વકનો ભીડો છે એમાં એ ભીડો જો આપણે કોઈ નવરો નથી આ તો બીજાની સેવા કરે કોણ કરે આવો ભીડો કોણ બેઠે આ દુનિયામાં તો સામેથી તો જો આ મારા સ્વાય નિષ્ઠા છે અંદર દેખાતી નથી એને કહીને આ ભીડો બેઠાય છે આ તો દાખલો કરો છો બધા આ સેવા તમે કરો ગજબની સેવા કરો છો આ બધા તો એ કારણ છે નિષ્ઠા જેની પાસે તો એ નિષ્ઠા જેટલી દ્રઢ થાય એટલું અમલમાં આવે જ દેખાય ને ખબર ના પડે અને સહેજે સહેજે બધી ક્રિયા થયા કરે ભક્તિની ક્રિયા ભીડો બેઠવાની ક્રિયા સહેજે સહેજે થાય એટલે આપણે એક કક્ષાએ પહોંચ્યા છે અને અમે પણ ભાઈ સ્વામી કહે છે આ ક્રિયા કરીએ પણ સ્વભાવ નડે છે સ્વભાવ બધા દખલ કરે તમારે તમને થપ્પડ મારીને બેસી જાય તમારો સ્વભાવ તો ખબર ના પડે એવું છે ભાઈ હવે એ તો ભગવાનનું કામ છે સ્વભાવ તમારે ટાળવા પણ આપણે ભક્તિ ભક્તિ જે મારા પૂજા બધું કરતા રહેવાનું એમાંથી જ ભગવાન દયા કરશે અને આપણી ભક્તિ ભાવ જોશે અને કામ કરશે તો જો આ ઓલી તો બધી છે તનો મને ધને કંઈ સુખી થાવ એ તો છે જ પણ આ એ અનંત જન્મથી બધું આવતું તને મને ધને કંઈ પણ આ જન્મમાં મારા સ્વામીનો ભેટો થયો છે સત્પુરુષનો ભેટો થયો છે કામ કરી લેવું એમાં જરાય આપણો સમય બીજે હેલફેલમાં જાય જ નહીં ભક્તિ કરવા જો કરોડો રૂપિયા મળતા હોય અને આ બાજુ પેલા આપણે ઝાડું કાઢવા બેસીએ અને ઓલા કરોડો મળતા હોય બેમાં શું કરું ઝાડું કાઢું તો એ આ બધી બીજી ક્રિયાઓ છે ભગવાન સિવાય બીજી ક્રિયા ઝાડું કાઢાય છે એવી બધી અને ઝાડું સત્સંગને ઝાડું નહીં અમે તો અહીં ઝાડું સમય જ્ઞાનપૂર્વક છે એ અહીં સત્સંગમાં ઝાડું કાઢે એ જુદી વસ્તુ છે અને ઓલા ફાલતું કોઈ ફળ ના મળે કંઈ કાંઈ નહીં કોણ ધણી એવું છે આપણે ધણી છે બેઠા છે મહારાજ સ્વામી એકવાર યોગી આપા એક પ્રસંગ હતો યોગી આપા
आप चेष्टा बोला मतलब पोदार कॉलेज बाद सभा कहीं पाछा आया तो चेष्टा बोलिया पी स्वामी बापाए गम्मत करी स्वामी बापा कह रमेश भाई दवे एले प्रोफेसर था एमने पूछू कि स्वामीए पूछू योगी बापाए कि आप तो चेष्टा बोलिया आ संन्यासी शू करता है तो योगी बापाए एटलो सरस शब्द मूक्यो ए आप बधाए दृढ़ करवा दू स्वामी के आपणे माथे धणी छे आपणे माथे धणी छे आपे बेकार नथी रखड़ी पेड़ा नथी आपे माथे धणी छे एटले चेष्टा बोलीए थार बोलीए बधुं बोलीए ए लेखे लागे धणी छे एटले ए आपणे वर्तार आपे आथे बीजा बधा तो कौन धणी क्या भक्ति जाए क्या कोई मेड़ नहीं आप बहु मोटो लाभ से एटले आप भीड़ो भक्ति भीड़ा बैठा बधु करो अने तने मने धने सरे सुखी थाओ अने पैसा सत्संगना काम में बस एटलू

श्री स्वामी नारायण भगवान की जय। वचनामृत मध्यनु 46मु मरण दोरीनु एकांतिक धर्मथी पड्यानु। स्वामी नारायण हरे। संबत 380 ना पोष्वधी एकादशी ने दिवस स्वामी श्री सहजान जी महाराज श्री गढ़रा मध्य दादा खाचेना दरबार में આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પીરી છેટની રજાએ ઓળી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને ઝાંઝ મૃદંગ લઈને સંત કીર્તન ગાતા હતા। પછી કીર્તન ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે આ સંસારને વિશે જે સત્પુરુષ હોય તેણે તો કોઈક જીવને લૌકિક પદાર્થની હાનવૃદ્ધિ થતી દેખીને તેની કોઈનું હર્ષોક થાય નહીં, અને જ્યારે કોઈકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે ત્યારે ખરખરો થાય છે। એટલે સત્પુરુષ તમને દિલાસો આપે પણ એ ઉપર ઉપરનું છે। તો ખરેખર તો સત્સંગમાંથી પાછા પડાય એ અમને જોવાનું, સત્સંગ પાછા ના પડાય। બાકી તો કોઈને હાર્ડ વૃદ્ધિ થાય, કોઈને લાખ રૂપિયા મળે, કોઈને લાખ જાય, એમાં એમને રસ નથી। એ તો નાશન છે, અનંત જન્મથી આપણે કુટારો કર્યો છે અને એમાં કંઈ બરકત આવી નથી। જો આ ગયા જન્મના તમને ખ્યાલ છે, ખબર છે, કોઈને કાંઈ ખબર નથી, તો એવા તો અનંત જન્મ આપણે કર્યા, એટલે એ બધું નાશવંત છે, તુચ્છ ક્ષણિક છે, એમાં સત્પુરુષને કંઈક તમારે ધોકો થાય, કંઈ જાય કંઈ આવે એમને કંઈ પડી નથી। પણ સત્સંગમાંથી પગ પાછો પડે અને ભગવાનમાંથી વૃત્તિ તૂટે એ અમને જોવાનું છે, અને એના માટે જ આવ્યા છે। બીજું તો અનંત જન્મથી આપણે કોટારો કરીએ છીએ, એના માટે નથી આવ્યા। તો જો મહારાજ એ જ વાત કરે છે, આ સંસારને વિશે જે સત્પુરુષ હોય, આ સંસારને વિશે, એટલે અહીં પ્રગટની વાત છે, આ સંસારને વિશે જે સત્પુરુષ હોય તેને તો કોઈક જીવને લૌકિક પદાર્થની હાનવૃદ્ધિ થતી દેખીને તેની કોઈનો હર્ષોક થાય નહીં। હવે આ કાંઈ તમારે એ દેખાડે, અંતરથી ભાવ દેખાય, તમારા માટે ભાવ હોય છે, પણ ટૂંકમાં એને કંઈ ખખા રહેતી નથી। તો પૈસા આવ્યા ને ગયા ને બધી એ તો આખી દુનિયામાં બધાને પૈસા આવે જાય છે એની વાત નથી, પણ મૂળ મુદ્દો મહારાજ સ્વામી જે માટે પૃથ્વી પર આવ્યા છે મોક્ષ માટે, એના મહેમાં ગડબડ ના થાય એ જોવાનું છે। અને જ્યારે કોઈકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે ત્યારે ખરખરો થાય છે। કાજે થોડાક કાળ જીવું એને પરલોક બગડશે માટે એને મોટી હાન થાય છે। જો આપણે આ સત્સંગની વાત, સત્સંગમાં આપણે આવ્યા ત્યારથી 5-25 વર્ષ જીવવાનું છે, કાળવાનું છે, એ ના બગડે, એકે દિવસ બગડે નહીં, એક સેકન્ડ બગડે નહીં, એ તકેદારી ભગવાન રાખે છે।
એ બધા મોટા મોટા વેપારી હોય એને એક જરા ખામી આવી જાય તો કરોડોનું નુકસાન થાય અને કરોડો નફો થાય. તો જેમ વેપારીઓની વાત છે એમ મોક્ષની વાત છે. એ મોક્ષમાં જરાક તમે ખામી આવી જાય કેટલું નુકસાન થાય, અને જરાક કંઈ વૃદ્ધિ પમાય એવું હોય તો ઘણું બધું લાભ થાય, માટે એને મોટી હાણ થાય છે. અને ભગવાનના જે અવતાર પૃથ્વીને વિશે થાય છે તે ધર્મના સ્થાપનને અર્થે થાય છે. તે કેવળ વર્ણાશ્રમના ધર્મ સ્થાપન કારણે અર્થે જ નથી થતા. એ તો બધા સપ્ત ઋષિ ને બધા એ બધું ગોઠવણ કરે છે, એ બધું ચાલ્યા કરે, પણ ધર્મનું સ્થાપન ભગવાન આ વર્ણાશ્રમમાં ધર્મની વાત નથી. આ બીજી વાત છે, એ મહારાજ ફ્રન્ટમાં આગળ લાવે છે. માટે એટલા જ સાવધ ભગવાન અવતાર નથી. ભગવાનના અવતાર તો પોતાના એકાંતિક ભક્તના જે ધર્મથી પ્રવર્તવાને અર્થે થાય છે. શ્રીજી મહારાજ પૃથ્વી પધાર્યા એકાંતિકી ભક્તિ, એકાંતિક ભક્તો અને એમને એકાંતિક ધર્મની વાત સાથે સંબંધ છે, અને એના માટે આવ્યા છે. બીજા બધા તો અનંત જન્મથી કુટારો તમે કર્યો છે, પણ મોક્ષ બગડે નહીં એટલે એમને ખાસ તકેદારી રાખાય. કેમ કે જે મોટા વેપારી હોય જરાકમાં કેટલું નુકસાન થાય અને કેટલું નફો થાય, તો મહારાજ એ વાત કરે છે કે આ એકાંતિક મોક્ષના માર્ગમાં પણ એવું જ છે. એક જરાક તમારે ખામી આવી જાય તો કેટલું નુકસાન થાય આ મોક્ષના માર્ગમાં, એ વાત કરે છે. ભગવાનના અવતાર તો પોતાના એકાંતિક ભક્તના જે ધર્મ તે પ્રવર્તાને અર્થે થાય છે, અને વરી જે એકાંતિક ભક્ત છે તેને દેહે કરીને મરવું એ મરણ નથી. હવે કેટલા જન્મ લીધા છે, કયો જન્મ સાચો, એટલે એ બધી વાત નથી. સ્વામી ગુણાતન સ્વામી કહ્યું કે આપણા પૂર્વના હાડકા સામે પડ્યા હોય પણ ખબર ના હોય, એટલે એ તો બધું ચાલ્યા જ કરે છે. અટ્રમ સટ્રમ ગોર ગોર ચાલ્યા જ કરે, એની વાત નથી. મહારાજને જે હેતુ માટે આવ્યા છે, જે અર્થે આવ્યા છે, એની વાત ઉપર લઈએ છે. અને બધા તમે જે એન્જિનિયરિંગના ભણતો હોય તો એન્જિનિયરિંગ લો, મેડિકલના ગ્રંથો અડો જ નહીં, એટલે એવી રીતે બધા જે જેનો હેતુ હોય એ હેતુ સિદ્ધ કરવા માટે જ આવે. તો મહારાજનો એકાંતિક ધર્મ સ્થાપન, એકાંતિક ભક્તિ થાય, એકાંતિક ભક્તો થાય, એ બધું એમાં કંઈ આંચ ના આવે એ મહારાજને જોવાનું છે. જે એકાંતિક ભક્ત છે તેને દેહે કંઈ મરવું એ મરણ નથી, એને તો એકાંતિક ધર્મમાંથી પડી જવા એ જ મરણ છે. એકાંતિક ધર્મ જો આ બીજા મોટા મોટા માણસો હોય વ્યવહારમાં ખોટ આવે તો આપઘાત પણ કરે છે અને કેટલું બધું થાય છે, એટલે એ મરણ છે. એટલે એકાંતિક ધર્મમાં ખોટ આવે એ જ મરણ છે, બીજું કોઈ મરણ નથી. દેહ તો અનંત જન્મ લીધા છે. જે એકાંતિક ભક્ત તે દેહ કંઈ મરવું એ મરણ નથી, એને તો એકાંતિક ધર્મમાંથી પડી જવાય એ જ મરણ છે. તે જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો હૈયામાં અભાવ આવે ત્યાં ભક્તિ એકાંતિક ધર્મથી પડવું જવાનું. બસ ભગવાન સંત એનો અભાવ આવે
તમને લાગે અભાવમાં શું છે, આવી ગયું જતું રહે એવું નથી, એ મોટું ગાબડું પડે, મોટું મોક્ષ 90% તો ગાબડું પડે, 90% મોક્ષના માર્ગમાં. તે જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો હૈયામાં ભાવ આવે ત્યારે ભક્ત એકાંતિકના ધર્મથી પડ્યો જાણવો. એકાંતિક ધર્મની સ્થાપના માટે ભગવાન આવે છે પૃથ્વી ઉપર, તો એમાં ગાબડું પડે એ ભગવાનને પોસાય નહીં. અને તે જે ક્રોધે કહીને પડ્યો હોય તો તેનો સર્પનો દેહ આવ્યો જાણવો, અને કામે કહીને પડ્યો હોય તો યક્ષ રાક્ષસનો અવતાર આવ્યો જાણવો. માટે જે એકાંતિકના ધર્મથી પડીને એવા દેહને પામ્યા છે, ને જો તે ધર્મવાળો હોય અથવા તપસ્વી હોય તો પણ ધર્મે કહીને તથા તપે કહીને દેવલોકમાં જાય. પણ જેણે ભગવાનના સંતનો અભાવ લીધો તે તો ભગવાનના ધામને તો ન જ પામે. અક્ષરધામની વાત છે, બીજા લોકમાં જાય બીજા ચાલે બધું, પણ અક્ષરધામમાં શુદ્ધ બ્રહ્મરૂપ થયા વિના અક્ષરધામમાં જવાય એવું નથી. તો એના માટે મોટા મોટું ગાબડું ભગવાન સંતનો અભાવે એ બહુ નુકસાન કરે. તો એટલે મહારાજે આપણને ચેતવ્યા છે, અને ઘણી વખતે અને શ્રીજી મહારાજથી લઈને બધા ગુરુ પરંપરામાં બધા અને એકાંતિક ભક્તો એ બધા જાણે છે અને એનાથી છેટે રહે છે. હમણાં બાળકોએ બોલ્યા કે સંત ભગવાન અને સંતો દિવ્ય છે, આ બર્મણી વાત તે કોઈ જાણે તે મગ્ન થઈ જાય છે, જગ જીતી જાય છે, અને આઠે પોર તેનો આનંદ માતો નથી. એટલે એ વાત, અને શ્રીજી મહારાજે બીજી વાત પણ કરી, ભગવાન અને સંતની વાત કરી કે ભલે અમારી સેવા ન કરતો હોય. શ્રીજી મહારાજની સેવા એટલે સત્પુરુષની સેવા, કે ભલે અમારી સેવા ન કરતો હોય પણ જો ભગવાનના ભક્તનો ગુણ કહેતો હોય તો તેને અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. તો આ ધંધો ના કરો, બીજો ખોટનો ધંધો કરો, અભાવ લેવો, અંદર અભાવ લેવો, ત્યાંથી શરૂ થાય છે. અંદર અભાવ આવે પછી મોટાનો અભાવ આવે, પછી મોટાને પછી ભગવાનનો અભાવ આવે, ત્યાં સુધી પહોંચીએ. એટલે એ માર્ગ બંધ જ કરવો, એ માર્ગ જવું જ નહીં. ભગવાનના ભક્તના ગુણ કહેવા એમાં મારે અતિશય સેવા કરી એમ માની છે, કેટલી મોટી વાત છે. અને બીજી મહારાજ વાત કરી કે ભલે અમારી સેવા કરતો હોય, ભગવાન સંતની સેવા કરતો હોય અને એને અતિશય રાજીપો લીધો હોય, અતિશય રાજીપો. પણ જો ભગવાનના ભક્તનો અવગુણ આવે તો તેને અમારી એને અમારી સેવા ન કરી જણાય. અને શાસ્ત્રના દ્રષ્ટાંતો પણ છે, એટલે પરોક્ષમાં આ દ્રષ્ટાંતો છે. ભાવ આવે એટલે બધું નાશ પામે, દેખાતું નથી. ભાવ કોઈ લાકડીથી મારે એવું કંઈ દેખાતું નથી, પણ એનો ફળ અતિ વિકટ છે. પણ આપણને દેખાતું નથી એટલે લીધે જ રાખે છે, અભાવ ગુણમાં પડ્યા જ રહે છે. અને 15 કિલોમીટરની સ્પીડે ટૂંક ટૂંક ટૂંક ટૂંક થયા જ કરે છે, અભાવ ગુણ ચાલ્યા જ કરે. માટે બંધ કરવું. તો મોક્ષ હોય, સત્સંગી હોય, જેના માટે મહારાજ આવ્યા છે એ આ
એમને ભગવાનના ભક્તના ગુણ કહેવાય તેમાં અમે અતિશય રાજીપો છે. એમાં આ વ્યવહારમાં પણ જેમાં ખોટનો ધંધો એક કરતા જ નથી, એક પૈસો પણ ખોટા થાય. પરદેશમાં તો 25% નફો ઓછો થાય તો બંધ કરી દે. એટલે આ માર્ગે જવું જ નહીં. અને ભગવાને ભગવાનના ભક્તના ગુણ કહેવાય એમાં જ માલ છે, એમાં એમાં જ ખાટી છે. અને એમાં ભગવાન અતિશય રાજી, ભગવાન ભક્તિ માની લે છે. એ તો મારા પૂજા બધું હોય, ધ્યાન કરતો હોય, અને પણ જો અભાવ કોઈનો અભાવ હોય તો મહારાજે કહ્યું કે અને એમાં ખાસ ભગવાન સંતનો અભાવ આવે એ તો આ જન્મ ફેરો ના થયો થયો ફજી જીત ગઈ જન્મમાં એ બહુ ભારે નુકસાન છે. અને ટૂંકમાં સત્સંગમાં પગ પડ્યો આપણે બસ ભગવાન ગુણની દ્રષ્ટિ જો પ્રાર્થનામાં આવ્યું, આપણે જ્યાં હોય ત્યાંથી ગુણની દ્રષ્ટિ કેળવી અને એ રીતે રાખવું. પણ જેણે ભગવાનનો ને ભગવાનના સંતનો અભાવ લીધો તે તો ભગવાનના ધામને તો ન જ પામે. અને વળી જે પંચ મહાપાપે યુક્ત હોય, પંચ મહાપાપ તો હજારો ગાયો કેટલી અનંત ગાયો ને માર્યાનું પાપ, એવા એવા 5 પ્રકારના પાપ છે. ગુરુ સ્ત્રીનો સંગ એ 5 પ્રકારના પાપ, એનો પણ છુટકારો થાય. અને જે તેને જે ભગવાને ભગવાનના સંતને વિશે અપગુણ ના આવ્યો હોય ભગવાન ધામને ન જ પાય. અને વળી જે પંચ મહાપાપે યુક્ત હોય અને તેને જો ભગવાનને ભગવાનના સંતને વિશે અવગુણ ના આવ્યો હોય, ખાલી અવગુણ ના આવ્યો હોય, ગુણની વાત નથી, ગુણ આવે એની વાત, પણ અવગુણ ના આવ્યો, ભગવાનના સંતનો અવગુણ ના આવ્યો હોય તો એના પાપ નાશ થઈ જાય ને એનો ભગવાનના ધામમાં નિવાસ થાય. કેટલી મોટી વાત છે. તો બીજું કાંઈ પણ ભગવાન સંતનો અભાવ ના આવે એ એટલામાં જ ભગવાનનું ધામ મળે, અક્ષરધામ મળી જાય. એ સવરી વાતનો વિચાર કરવો, ગ્રહણ કરવું. માટે પંચ મહાપાપ થકી પણ ભગવાન ભગવાનના માટે પંચ મહાપાપ થકી, એ પંચ મહાપાપ તો પાપ નહીં, પંચ મહાપાપ મહાપાપ તો એના એ પણ છુટકારો થાય. માટે પંચ મહાપાપ થકી પણ ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ લેવો એ મોટું પાપ છે. એટલે મહારાજ સીધી વાત કહી. એટલે આ ત્યાં એવી દ્રષ્ટિ જ કેળવવી, જ્યાં હોય ત્યાં ગુણ ગ્રહણ કરવું. અવગુણ અવગુણ દેખાય ત્યાં તરત જ એનું ઝાડ થવા ના દેવું. એ તો અવગુણનું તો વાત એ છે, એક બી હોય બીમાંથી મોટું વૃક્ષ થાય, એટલે એ તો એને દાંભી દેવું. અવગુણની વાત ત્યાં માટે પંચ મહાપાપ થકી ભગવાન ભગવાનના ભક્તનો અવગુણ લેવો એ મોટો પાપ છે. ઇતિ વચનામૃતમ એ રીતે મધ્યમ 46 વચનામૃત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે માણેકપુર પ્રતિષ્ઠા થઈ, મૂર્તિઓ બહુ સુંદર છે. હવે મૂર્તિ પ્રમાણે બધાના ભાવ જાગે અને
એટલે તો આ મૂર્તિઓ પધરાવવામાં આવી છે. ભાવ તો છે જ, પણ વિશેષ ભાવ રાખીને અને બીજો બધો ગૌણ કરીને સત્સંગનું પ્રધાન પણ રાખવું. મૂર્તિ ખાલી પ્રદર્શન માટે નથી, પણ આપણા પોતાના જીવ માટે છે. આપણે એમાં ખૂબ શ્રદ્ધા રાખીને જેટલા જોડાઈએ એટલો તમને લાભ થશે અને તમારામાં બળ આવશે, તેજ પ્રગટશે. એ તેજને કારણે તમારે વ્યવહારમાં બીજી બધી ગમે એવી મુશ્કેલીઓ આવશે તો એ પહોંચી વળશો. સત્સંગની સમજણ એવી છે. એટલે આપણે આ સત્સંગી થયા એટલે આપણે દુઃખ માત્ર ટાળીને સુખ્યા થઈ ગયા. આ સમજણ દ્રઢ રાખી હવે રોદણા રડવાની

સાચા સાચા પણ એ આપણે ત્રણ જીવમાં બીજું બધું ઠીક છે પણ સાચા છે, સાચા બોલાય છે એ મનમાં રાખીને આપણે આપણું જીવન વારવું. અને હવે કારણ કે આ જ મોક્ષ, આ જ અક્ષરધામ બધું અહીંયા જ છે, એટલે કાંઈ જોવા જવાનું નથી. અશક્તિ રત્ને બધું છે, ઠીક છે, પણ આપણે તો મહારાજ મળ્યા અને મહારાજના ચરણમાં જ અડસઠ તીર્થ આવી ગયા, એટલે બીજી કોઈ બધે આસ્થા રાખ્યા વગર ત્રણ ભગવાનને સંતમાં જોડાઈ જવું. સહજાનંદ સ્વામી મહારાજ.

કે શું છે? તો પછી ખબર પડે છે કે દાદાને ત્યાં તો છેલ્લા ઘણા દિવસથી પૈસા નથી અને બજારની અંદરથી બધું ઉધારે લાવે છે અને હવે તો બજારમાં પણ ઉધારે આપવાની ના પાડે ત્યાં સુધીનું દેવું થઈ ગયું છે અને ઘરની અંદર એક પણ દાણો નથી. મહારાજે જીવુબા લાડુબા દાદા કાચેને બોલાવ્યા ને કહ્યું કે બાપુ જ્યારે આવું જતું તો અમને કીધું હતું તો બીજા પણ ઉત્સવ તો માગતા હતા અમે વડતાલ કે બીજા કોઈ સ્થાનની અંદર જઈને ઉત્સવ કરે. મહારાજ કહે છે કે તો અમે પછી આવી રીતે હોય ને તો જતા રહીએ. ત્યારે એ વખતે દાદા ખાચરની આંખમાં આંસુ આવે છે અને બીજા સંતો પણ એવું કહે છે મહારાજને કે મહારાજ જો આવી સ્થિતિ હોય ને તો પછી આપણે અહીંયા ન રહેવું જોઈએ અમારે. અને બધા સંતો કહે છે કે અમે સંતો ગામડે વિચરણ માટે જ નીકળી જઈએ. મહારાજ કે તમે નીકળો તો પછી અમે પણ નીકળીએ. અને અમે નીકળવાની જ્યારે વાત કરે છે ને ત્યારે દાદાની આંખની અંદર આંસુ આવે છે કે મહારાજ તમે જાઓ પછી અમારું શું. પણ કે દાદા તારા ઘરની સ્થિતિ તો જો, કે મહારાજ તમે છો એટલે સ્થિતિ સારી છે, તમે ન હોવ ને તો આવી સ્થિતિ થાય નહીં. અને એ સમયને વિશે પછી શ્રીજી મહારાજ પોતે સંતોને કહે છે કે સંતો કદાચ તમે જાઓ એ તો ઠીક, પણ અમે જઈએ ને તો આ દાદો જીવી નહીં શકે. કેમ? પછી મહારાજ એક દ્રષ્ટાંત આપે છે કે એક જૂનો વડલો, એક જંગલ હતું અને જંગલની અંદર બહુ વર્ષો જૂનો, હજાર વર્ષ જૂનો એક વડનું વૃક્ષ હતું, જે જંગલની અંદર સૌથી જૂનામાં જૂનું વૃક્ષ હતું. એ વડની ઉપર હજારો પક્ષીઓએ પોતાના જે માળા બાંધેલા હોય ને અને ઘર કરીને રહેતા હતા. એક સમય એવું બને છે કે વનની અંદર દવાનળ અગ્નિ પ્રગટ આગ લાગે છે. હમણે તમે કેલિફોર્નિયામાં થોડા મહિના પહેલા નહોતું થયું, એવી રીતે ચારેય તરફથી આગ લાગે છે. આગ લાગે છે ને આગ પછી બે કાબુ બને છે, કોઈથી ઓલવાતી નથી. હળગતી હળગતી છેક જે બાજુ વડલો હતો ને એ તરફ આવી રહી છે. એ સમયે વડલાને વાચા થઈ, વડલાને વાણી ફૂટી અને એના ઉપર જે બધા પક્ષીઓ પંખીઓ હતા ને એને કહે છે કે વડલો કહે છે વનરાયો સળગી મેલી દો જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખો વાળા. આ વડલો પંખીઓને કહે છે કે તમે તમારા માળા જૂનું મમત્વ ઘર છોડીને તમે નીકળી જાઓ, કારણ કે મારે તો પાંખો નથી ને, નહીતર તો હું ઉડી જાઉં, પણ મારે તો મૂળ છે એટલે મારાથી ઉડી શકાય કે ચાલી નહીં શકાય, એટલે મારે તો અહીંયા બળવું જ રહ્યું, પણ તમને ભગવાને પાંખો આપી છે, શક્તિ આપી છે, તો તમે બધાય આ બધું છોડીને જતા રહો. ત્યારે આ પંખીઓ કહે છે કે અમે સાથે જન્મ્યા, સાથે રમ્યા, અમે તમારી સાથે અહીંયા જ અમે જન્મ્યા, મોટા થયા ને અમે અભિમાને, તો અમે તારી સાથે જ રહેશું. તારો દાહ થશે ને તો અમે પણ એમાં જ ભેળા બળી મરીશું, પણ અમે તને છોડ્યું. દાહ જલે ડુંગર જલે, જલ ઉઠે વન રાય, હમ જલે તુમ કા જલે હમરે પાંખો નાય. અમે જલીએ પણ તમને તો શા માટે તમે જળો, અમારે તો પાંખ નથી એટલે અમારે આવું પરિસ્થિતિમાં આધીન બનવું પડે છે. એવી રીતે શ્રીજી મહારાજ આ પ્રસંગ કહીને કહે છે કે જો આપણે દાદાને દરબારમાં અત્યાર સુધી આવી રીતે રહ્યા અને જ્યારે દાદાને હવે આવી વિકટ પરિસ્થિતિ આવી ત્યારે આપણે બધાએ જતા રહીએ ને તો આપણે પણ પેલા પંખી જેવા પણ ન કહેવાઈએ. માટે પંખીને પણ પરસ્પર પ્રીતિ આટલી બધી થઈ અને એને પણ વડલાને વિશે આવી આત્મબુદ્ધિ હતી, તો આપણને પણ દાદાની સાથે આવી આત્મબુદ્ધિ હોય, સુખમાં પણ સાથ અને દુઃખમાં પણ એનો સાથ અને હાથ. આવી રીતે શ્રીજી મહારાજનો દાદાને હાથ સાથ અને સંગાથ હતો. એ દાદા ખાચર હવે પરણવા લાયક, ઉંમર લાયક થયા છે. અને આગળ આપણે દાદા ખાચરની વાત કરીએ છીએ એટલે એનો બીજો

પ્રસંગ કહેતા નથી, પરંતુ એમના જે બંને બહેનો જીવબા અને લાડુબા, જે તો મોટી ઉંમરના જ છે, એ પરણવા લાયક થયા છે. અને એની જયારે વાત કરીને ત્યારે બંને બહેનોએ ચોખ્ખી ના પાડેલી, મહારાજ અમારે ભગવાન ભજવા છે. આ રાજબાઈ, આ જમકુબાઈ, આ બધા બહેનો ઘર બાર સંસારનો રાજપાટનો ત્યાગ કરી અને અહીંયા અખંડ બ્રહ્મચર્ય વ્રત પાળી અને અમારી ભેગા રહે છે, અને અમને તમે આ પાપમાં ક્યાં પાડો છો? પરંતુ કુટુંબીજનોની અતિ આગ્રહ ઈચ્છાથી આ બંને દૈવી જીવો કેવા બળવાન છે એની લોકોને એક જાણ થાય એના માટે એ બંનેનું એકનું બોટાદ અને એકનું કુંડળની અંદર લગ્ન નક્કી કરે છે. લગ્નની પહેલી જ રાતે જ્યાં જાય છે ને, ત્યાં એમના પતિને સિંહ રૂપે દર્શન થાય છે કે આનો સ્પર્શ થઈ શકે નહીં, એને પગે લાગી અને પાછા મોકલે છે. તો આવું આ કુટુંબ છે. એટલે બહેનોએ તો હવે લગ્ન જે રીતે લૌકિક રીતે ચાર ફેરા ફરવા જોઈએ ફર્યા, પણ મનથી તો ભગવાનની સાથે વરી ચૂકેલા હતા. હવે વારો આવે છે દાદાનો. દાદા જ્યારે ઉંમર લાયક થાય છે એટલે એમના જે માતુશ્રી સુરપ્રભા સોમપ્રભા દેવી, એમને વિચાર આવે છે કે હું વાત કરું. પરંતુ એમને ખબર છે કે મારો દાદો કેવી રીતે મોટો થયો છે, એણે શું સાંભળ્યું છે, શું જોયું છે, શું વિચાર્યું છે અને એ શું સમજે છે, એ ચારે ચાર વાતની એમને સંપૂર્ણ ખાતરી છે. એટલા માટે એમણે જોયું કે હું જો દાદાને વાત કરીશ ને તે વાત મારી અલેખે જશે. એટલા માટે એણે બહુ સરસ યુક્તિ કરી અને સ્વામિનારાયણ ભગવાનને જઈ અને વાત કરી કે મહારાજ આ પ્રમાણે મારી એક ઈચ્છા છે ને, મારે તમને વાત કરવી છે. મહારાજ કે શું, એ વાત હવે આપણે સાંભળીએ.

છે ગુણાદિતાન સંગે બાપના હૈયામાં, એટલે એ તો પરણાવે એટલે રાજી થાય એવી રીતે માને, પણ આવું મનમાં થાય માટે હવે જો પણ બહુ વિવેક છે. માટે આપની આજ્ઞા જો હોય, કોણ? સોમપ્રભા દેવી મહારાજને કહે છે, માટે આપની આજ્ઞા જો થાય તો તે કારજ સિદ્ધ કરાય. જો તમારી આજ્ઞા, તમારો વિચાર, તમારી અનુમતિ ભળે ને તો જ સિદ્ધ થાય, બાકી તો નકામું છે. સુણી બોલ.

મહારાજે સંમતિ આપી કે દીકરો કે દીકરી જયારે પરણવા લાયક થાય ત્યારે માતા પિતાની ફરજ છે કે એને યોગ્ય કન્યા કે વર શોધી અને વેદ અગ્નિની સાક્ષીએ વૈદિક રીતે એનો વિવાહ વિધિ કરવો. એટલે મહારાજે કહ્યું કે ભાઈ દાદા ખાચર પરણવા લાયક થયા છે તો એને માટે તમે જુઓ, પરંતુ કોઈ પણ પ્રકારની ખોટ ખામી ન હોય એ બધું જોઈ અને સુલક્ષણી નારી એટલે કે એ જોઈને પછી તમે એની સાથે વિવાહ કરજો. હવે વિવાહ કરવાનો વાત આવે એટલે દાદા ખાચરની તો ના જ છે અને આ બાજુ એમના માતુશ્રીની ઈચ્છા છે, અહીંયા ભગવાન પણ ભળે છે, પરંતુ દાદાની ઈચ્છા આવી જોવે ને, દાદાની જો ઈચ્છા ન હોય તો કેવી રીતે બને? એટલે ભગવાનની આગળ વાત મૂકી મહારાજે સંમતિ બતાવી, પણ હજી દાદાને તો પૂછવાનું છે. સ્વામી ઘણીવાર દ્રષ્ટાંત આપે છે ને, કેટલાક એવા હોય કે એનો લગ્ન વિધિ થતા નહીં, ઉંમર થાય ને એટલે કે આ વખતે થઈ ગયું, ગોઠવાઈ ગયું, તે કહું કે આપણા તરફથી પાકું, પછી તારા તરફથી પાકું, પણ આમાં વાળાની ઈચ્છા હોવી જોઈએ ને. એનાથી થાય કે મેં મૂર્તિઓ જોઈ ને મને ગમી ગયો, પણ તને ગમ્યો પછી તું એને ગમી જાઓ, એ તો બને જ નહીં ને. એટલે અંદર અંદર ન ગમે તો કોઈ દિવસ થાય નહીં, એની અંદર પણ ખોટ ખાપણ પણ જોવાના હોય ને. પ્રમુખ સ્વામી મહારાજ બહુ એક સરસ રમૂજી વાત કરે છે કે એક મોટી ઉંમરના એક બંને ને, એકને દીકરો હતો ને એકને દીકરી, તેને કંઈ લગ્ન થાય જ નહીં. એકને છે ને પગ, એક પગ જ નહોતો, બનાવટી હતો, અને એક પગ હતો ને એ પણ ખોટ ખાપણ વાળો હતો, એટલે લુલા જેવા જ હતા. હા, અને જે કન્યા હતી ને એને એક આંખે કશું દેખાતું નહોતું ને એક આંખમાં ફૂલું હતું, એટલે કે એ આંખમાં પણ થોડું 25% દેખાતું. તો બંને વેવાય પક્ષે જયારે જોવા આવ્યા ને ત્યારે કે છે કે કેવું છે, તો બરાબર બધું બીજું ત્રીજું પૂછ્યું, અને પછી કે એક આંખમાં ફૂલું છે ને એક આંખમાં કાંઈ નથી, એક આંખમાં થોડુંક ફૂલું છે અને એક આંખમાં કાંઈ નથી. એ તો પછી જયારે પેલા કહેતા તમારા દીકરાને કેમ જતા કે અમારે દીકરાની એક પગમાં થોડીક ખોટ છે ને બીજા પગમાં કાંઈ નથી, બેયનું ગોઠવાઈ ગયું. પછી જોયેલા જયારે ગોઠવી ગયું ને પછી એકબીજા મળ્યા ને ત્યારે ખબર પડી કે એક આંખમાં ફૂલું એટલે કે એક આંખની અંદર 25% દેખાય, બીજી આંખમાં કાંઈ નથી એટલે 100% દેખાતું નથી, એટલે બીજી આંખમાં તો કાંઈ જ નથી. અને પેલા એ કીધું ને કે એક પગમાં થોડીક થોડીક ખોટ છે, બીજામાં કાંઈ નથી, બીજામાં હતું જ નહીં કાંઈ, જેમ પેન્ટ પહેર્યું હોય ને તો ખાલી અંદર પગ જ નહોતો. પણ આવા પણ સંસારની અંદર કજોડા કે જોડા એ ગોઠવાતા જ હોય, કે સંસારનો ક્રમ જ છે કે એમાં કંઈ કોઈને ગુરુ કરવા પડતા હોતા નથી, એ તો સંસારનો ઢાળ છે. એની વિશેષ વાતો આપણે ન કરતા, જે ભક્તનું ચરિત્ર કે વાત વિચારી રહ્યા છે એને જ આપણે આગળ ધપાવીએ. કોના ગોત્રમાં લગ્ન કરાય ક્યાં ન કરાય એની ઘણી બધી વાત આ મહારાજ આ સમયની અંદર માર્ગદર્શન આપે છે. અને પછી મહારાજ કહે છે કે આ પ્રમાણે સારી કન્યા જોવરાવો, સારી કન્યા ક્યાંય જોવરાવો, પુત્રને સુખથી પરણાવો, દાદા ખાચરને હું કહીશ લગ્ન કરવાની આજ્ઞા કરીશ. સોમપ્રભા દેવીની વાણી મહારાજ અંતર્યામીપણે જાણે છે અને કહે છે કે દાદા ખાચરને તો હું આજ્ઞા કરીશ, હું જાણું છું કે દાદો તો મનથી મારી સાથે પરણી ચૂક્યો છે, એટલે દાદાનો કોઈ બીજો વિચાર નથી, પણ તમારી ઈચ્છા છે તો હું દાદાને આજ્ઞા કરીશ. જોવરા આવી કન્યા ગણે ઠામ, મળી સારી તે બોટાદ ગામ,

હરી મહારાજે આ પ્રમાણે એને આજ્ઞા કરી કે તમે કન્યા જોડાવો. આજુબાજુના બધા પ્રદેશની અંદર જોતા જોતા બોટાદના માત્રા ધાધલના દીકરી કુમુદાભાઈ આ કુટુંબને પસંદ પડ્યા. રૂપગુણ સત્સંગ સંસ્કાર બધી રીતે અનુરૂપ અનુકૂળ હતા એટલે એમની સાથે લગ્ન કરવાનું નક્કી કરે. મહારાજને વાત કરી, મહારાજ કે બરાબર સત્સંગી જ કુટુંબ છે, અમે પણ ઓળખીએ છીએ. અને મહારાજને પણ એ દીકરી પણ એવી રીતે સત્સંગ સમયા ઉત્સવમાં મહારાજે જોયે છે, મહારાજે હા પાડી કે બરાબર છે. એટલે પછી શ્રીજી મહારાજ જ દાદા ખાચરને ડાયરેક્ટ વાત કરે છે કે તમે આ પ્રમાણે હવે ઘરબારી થાઓ એટલે કે સંસાર માંડો. નૃપ ઉત્તમ ઉચર્યા ત્યારે, દાદા ખાચર એ વખતે શું બોલે છે, નૃપ

મહારાજ, હું તો આખો ભાવ ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી રહી અને મારું જીવન વ્યતીત કરવા માંગુ છું, મારે કંઈ પરણવું નથી. આવી રીતે શ્રીજી દાદા ખાચર મહારાજને વાત કરે છે કે ભાઈ મારે પરણવું નથી. એટલે પછી મહારાજ કહે છે, કેમ ભાઈ તમારે નથી પરણવું, શું વાંધો છે? એ વખતે દાદા ખાચર ન પરણવાના કારણ બતાવે છે કે મારે નથી પરણવું ને એના કારણ. વિવાહ કીધા

નથી. હવે નિષ્કુળાનંદ સ્વામી કે છે, દાદા ખાચર કે છે, છે નિષ્કુળાનંદ મુનિન્દ્ર જે હ નારી તણો કષ્ટ કહે જતે હ, તે સાંભળી હું બહુ ત્રાસ પામું, કદાપ સ્ત્રી ના નહીં જોઉં સામું. આ નિષ્કુળાનંદ ને બ્રહ્માનંદ એ બધા મારા દરબારની અંદર રહે છે, અને મહારાજ એ જ્યારે સ્ત્રીનું વર્ણન કરે છે અને એ બધા શબ્દો મારા કાને સંભળાયા છે ને, હું એ દિવસથી હું કોઈ દિવસ એની સામે પણ જોતો નથી, અને હું તો બીજા કોઈની સામે પણ જોવા માંગતો નથી. સ્ત્રીના ખંડનની જે બ્રો

આગે વેચાણ રે, એના કોઈનું હાલતું નથી. ડાયા શાણા ચતુર બુદ્ધિશાળી ભટ્ટ પંડિત પુરાણી આ બધાનું કોઈની આગળ ઉપજતું નથી. એટલા માટે આવા તો કેટકેટલાય છે. મેં મારી નજરે જોયું છે કે બ્રહ્માનંદ સ્વામી જેવો રાજવી હે અને આટલી બધી વિદ્યાની અંદર પારંગત અને એને માટે કેટલા માદા આવે નહીં તો પાછા પરણેલા હતા એ પણ આ અમારા દરબારની અંદર આવ્યા અને બધાનો ત્યાગ કરી અને સાધુ થઈ ગયા. અને એમના કુટુંબીજનો એની પરણિત સ્ત્રીઓ નારી એને બે સાથે નક્કી વાગદાન થયેલું હતું. અને એના કુટુંબીજનો એ બધાએ જ્યારે આવ્યા અને બ્રહ્માનંદે જ્યારે પહેલી વાર એને ઉપદેશ આપ્યો એ મારા મનમાંથી હજી નીકળ્યો ને રેસ

ભગવાનની સાથેનું જે સગપણ છે ને એ જ સાચું છે. બીજા બધા સગપણ તો સાંધા એટલા વાંધા, એ તો બધા ખોટા સાંધા છે. અને જેટલા સાંધા હોય ને એ બધા વાંધા હોય, એ સાંધો કરેલો હોય ને, ઓરિજિનલ કોઈ પણ વસ્તુ હોય અને રહેણ સાંધો કર્યો હોય ને એ તૂટે જ તે, એની અંદર કોઈ દિવસ જોડાણ સરખું રહે નહીં. જો ને સંસારના સંબંધ હોય કેટલી વાર તૂટ્યા હોય, અબોલા થયા હોય ને, આઘા પાછા થયા હોય ને, મોં મચકોડ્યા હોય ને, એવું તો દરરોજ થતું જ હોય. દાદા ખાચરે આવી બધી અનુભવથી વાતો જોઈ છે અને એના દરબારની અંદર આ બધા જે રહેલા છે ને એ પણ એવા સાધુ નિષ્ઠિક બ્રહ્મચારીઓ અને સંતો રહેલા છે. એટલે મહારાજને કહે છે કે મહારાજ, સુખ તો બસ તમારી ભજન ભક્તિમાં છે. અને ભજન ભક્તિની અંદર પણ આવી રીતે એકલા રહીને મને તો આપની કૃપાથી જ આવો યોગ પ્રાપ્ત થયો છે. દાદા ખાચર એટલું બધું સંસારના દુઃખનું વર્ણન કરે છે ને કે મહારાજ મારે નથી પરણવું. હવે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે ને એ પોતે જાણે છે આજે કે એના કરતાં અનેક ગણું દુઃખ છે. હું જાણું છું આ બધાના સંસારના જે ઝઘડા ને એની ઉપાધિઓ ને એ બધું હું જાણું છું, પણ સોમપ્રભા દેવીના મનની અંદર છે કે દાદો પરણે તો સારું. એટલે એમને રાજી કરવા માટે આપણે એકવાર તો દાદાને પરણાવા. અને પછી એ સમયની વિશે મહારાજ બીજી કોઈ દાદા ખાચરની વિશેષ વાત ન સાંભળતા મહારાજ સીધી દાદાને આજ્ઞા કરે છે કે દાદા ખાચર એવી રીતે મહારાજને કહે છે માટે હું

તમે જો મુજને ઈષ્ટ ધારો. દાદા ખાચર ની આવી યોગ્ય દલીલ સાંભળી અને મહારાજે આમ તો ચૂપ થઈ ગયા. હવે મહારાજની પાસે સંસાર કરવા માટેની કોઈ દલીલ ન રહી કે તમે સંસાર માંડો એમાંથી સુખી થશો, એવું તો કશું કહેવાનું રહ્યું જ નહીં. પરંતુ મહારાજે છેલ્લું, જેમ કોઈ ગંજીપાના પાના રમતા હોય ને એની અંદર છેલ્લું જોકર કાંઈ હોય ને એનો ઉપયોગ કરે ને એટલે પછી એનાથી આગળ ન જાય, એવી રીતે શ્રીજી મહારાજે હવે છે ને છેલ્લી વાત મહારાજ કહે છે. એવું સુણીને બોલ્યા ધર્મ દુલારો, એ સુણી બોલ્યા.

મહારાજે તો વટ હુકમ કર્યો અને કહ્યું કે બસ તમે મને શું જાણો છો. તો આપણે સૌ જાણીએ છીએ કે દાદા ખાચર શ્રીજી મહારાજને ઈષ્ટદેવ જાણે છે. અને ઈષ્ટદેવ એટલે નહીં કે અત્યાર સુધીમાં બુદ્ધિમાં બેસે કે ન બેસે, લોકમાં મળતું આવે કે ન આવે, સમાજ એને સ્વીકારે કે ન સ્વીકારે, કુટુંબીજનો એને સમજે કે ન સમજે, પણ મહારાજનો એક પણ બોલ દાદાએ નીચે પડવા દીધો નથી. મહારાજનો એક પણ શબ્દ એને વૃથા જવા દીધો નથી. એવો દાદો. અને એને મહારાજ કહે છે કે તમે મને શું જાણો છો, તમે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન, તો હું જો તમારો ઈષ્ટદેવ હોઉં તો હું તમને આજ્ઞા કરું છું કે તમારે પરણવાનું છે. દાદા બોલતો બંધ થઈ ગયો. હવે જ્યારે ભગવાનની જ આજ્ઞા છે તો સુખ આવે તો સુખ ભોગવી લેવું અને દુઃખ આવે તો દુઃખ. સંસારની અંદર આવા અને આના કરતા અનંત ગણા દુઃખ છે એવું હું જોઉં છું, જાણું છું, લોકો કહે છે, પરંતુ ભગવાનની જ્યારે મને આજ્ઞા છે એટલે ન છૂટકે અનિચ્છાથી પણ મારે આ પ્રમાણે કરવું જોઈશે. અને એ પ્રમાણે બોટાદના માત્રા ધાધરના દીકરી કુમુદાબાઈ સાથે દાદા ખાચરના આ પ્રમાણે લગ્ન થાય છે. અને લગ્ન થયા પછી અત્યાર સુધી દાદા ખાચર એક મહારાજની સેવામાં હતા, હવે એકને બદલે બે જણા સાથે મળ્યા. અને આ બંનેની જોડી કેવી છે, એવી અદ્ભુત જોડી છે કે જે જોડીને કોઈ તોડી ન શકે. સામાન્ય રીતે સંસારનું ચક્ર, સંસારનો જે રથ છે ને, એમાં ભાગ્ય જ કોઈક ભાગ્યશાળીને જ એ રથના ચારેય પૈડા એક સરખા હોય. એક ગાડી હોય અને એક જ સરખા પૈડા હોય ને તો એ ગાડી ગતિ કરી શકે, પ્રગતિ કરી શકે. અને એક જ સરખા પૈડા ન હોય તો ગાડીની અંદર એક ટ્રેક્ટરનું હોય ને એક મારુતિનું પૈડું હોય તો, ચાર વ્હીલ હોય ને એમાંથી એક ટ્રેક્ટરનું હોય ને એક મારુતિનું હોય ને એક વળી પેલા ટેલરનું હોય તો શું થાય, એ ઊભું હોય ને ખાલી ચાલે નહીં પણ ઊભું હોય તો કેવું કઢંગું લાગે. એવી રીતે કેટલાકની સંસારની જોડ આવા વ્હીલથી જોડાયેલી હોય, એના વિચાર જુદા, આચાર જુદા, વાણી જુદી, વર્તન જુદા, ઘરની અંદર એના ખાણી પીણી બધું રહેણી બધું જ જુદું હોય, કશું જ મેર નહીં. તેલ અને પાણી જેવી રીતે ભેગા રહે ને એવી રીતે રહે, કોઈ પણ પ્રકારનો સંબંધ જ ન હોય એવા જે સંસારી જીવો, એનું જે સંસારનું જોડલું છે ને એ ખરેખર બહુ વિચિત્ર ને વિશિષ્ટ છે. તો દાદા ખાચરને ત્યાં તો ભગવાનની કૃપા છે, ભગવાને પોતે જ જેના પર પસંદગી વાળી છે એવા કુમુદાબાઈ ખરેખર કુમુદ કમળ જેવા જ છે. અને દાદા ખાચરના વિચારથી એમનો વિચાર કોઈ દિવસ જુદો પડ્યો નથી. સાધુ સંતોની સેવા કરવી, સમય ઉત્સવો હોય, અને હવે તો જીવુબા લાડુબાને પણ આ જે નવા આવેલા કુમુદાબાઈ એવા અંદર જેમ સાકર દૂધની અંદર સાકર ભળી જાય ને એવી રીતે કુમુદાબાઈ આ સત્સંગની અંદર અને આ કુટુંબની અંદર ભળી ગયા છે. છે દાદાના રાણી પત્ની એટલે કે રાણી, પરંતુ એક સામાન્ય દાસી નોકર હોય એવી રીતે નીચી પ્રકારની નાની મોટી જે કંઈ સેવા મળે એ બધી જ સેવા આ પ્રમાણે સહર્ષ સ્વીકારે છે અને દાદાના ગ્રહ સંસારને ઉજળો બનાવી રહી છે. શ્રીજી મહારાજ ગઢડાની અંદર આવા નિત્ય નવારે નવા ઉત્સવો કરતા હોય અને એ ઉત્સવોની અંદર મહારાજ નિત્ય નવલા સુખ આપતા હોય અને એ બધી લીલાઓ એમ તો એણે હવે સાંભળી હતી, હવે એને પણ નરી આંખે જોવા મળે છે અને એમનો અંતરાત્મા અનુભવે છે, કબૂલ કરે છે, આહા સુખની સીમા રે ગઢપુર વાસી માણે. હે ખટદર્શનમાં ખોળાન નાદે નરહરિ નેતરા તાણે. કોઈક વાર છાસ વલોવવાની હોય અને સામે માણસ, છાસ વલોવવામાં બે જણની જરૂર પડે, ન હોય ને તો ખુદ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જેને વેદાદિ શાસ્ત્રોમાં ભગવાનને શોધવા માટે સાધુ પુરુષો સાધકો સાધના કરે ને ત્યારે એને સ્વપ્નમાંય દર્શન નથી થતા, એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ દાદાના દરબારની અંદર આવી રીતે નિત્ય નવતમ લીલા કરી અને આને સુખ આપે છે. અને દાદાનો દરબાર પણ દાદો એટલે દાદો. મહારાજ છે ને જ્યારે ને જ્યારે આવું બોલે કે દાદો એટલે દાદો, અને આવું બોલે ને ત્યારે જીવા ખાચરને તો નહોતું ગમતું, પણ હવે તો એ શબ્દ છે ને થોડોક દૂર સુધી પણ ગયો. પંચાળા નરેશ ઝીણાભાઈ દાદાના જેવા જ કહેવાય. દુષ્કાળના સમયની અંદર 60 સાધુઓનું મંડળ એમને પણ રાખેલું અને શ્રીજી મહારાજની અનન્ય ભાવથી સેવા ભક્તિ કરે. મહારાજનો સમાગમ કરવા આવ્યા ને ઘરેથી એક પછી બે, બીજો ત્રીજો પછી ચોથો એવા કાગળ આવે ને તો એ કાગળ પણ વાંચે ને એમ ગાદી નીચે મૂકી દે. વાંચું તો વિચારું ને કે ભાઈ આમાં શું લખ્યું છે, દરબાર સારો ચાલે છે કે નથી ચાલતો, કે આવી જરૂર છે. વાંચવાનો જ નહીં ને 22 કાગળ
આવે છે પંચાળાથી અને ઝીણાભાઈ ગઢડામાં વિરાજમાન છે, એક પણ કાગળ વાંચતા નથી. 23મો કાગળ સ્વામિનારાયણ ભગવાન ઉપર લખ્યો, અમે આટલા કાગળ લખ્યા તો ઝીણાભાઈ ત્યાં છે કે ઉપર ઉપડી ગયા, ક્યાં છે અમને ખબર જ નથી. ત્યારે બીજો તો કોઈ સંદેશ વ્યવહાર હતો નહીં. શ્રીજી મહારાજે આ પત્ર વાંચીને ઝીણાભાઈને આપ્યો. આવા ઝીણાભાઈ હતા, ભક્તનિષ્ઠ હતા, પણ એને પણ એક વાર મનમાં થાય છે કે મારા દાદો દાદો કેમ બહુ કહે છે, દાદામાં મારામાં શું ફરક છે. અમે પણ એના જેવું જ બધું ક્રિયા, ભક્તિ, સેવા, સત્સંગ, સમર્પણ બધું કરીએ છીએ. અને નાનો એવો એક પ્રસંગ ઊભો કરે છે, એ પ્રસંગને મારે લંબાણપૂર્વક કહેવું નથી, પણ મહારાજ પંચાળા જાય છે અને વાજા વાગે છે. અને એ વખતે કહે છે કે મહારાજ કહે છે આ શેના વાજા હતા, કે આ તો કોઈ છોકરો પરણવા નીકળ્યો. તો કે પરણવા નીકળે એમાં આવું શું, તો કે અહીંયા ફૂલેકું ફરે. તો કે ફૂલેકું એટલે શું, તો કે ઘોડી ઉપર બેસીને આ ગગામની અંદર એને ફેરવવામાં આવે, પ્રોસેસન, નગરયાત્રા. તો મહારાજ કે એવો વરઘોડો તો મેં કોઈ દિવસ કાઢ્યો જ નથી, કે તમારે ક્યાંથી કાઢવાનો હોય, કાઢ્યો નથી તે. તો મહારાજ કે અમારે એવો કાઢવો છે. તો પછી આ તો બધી કહે છે ને કે ભાઈ મહારાજ કાઢવો તો ઘોડા પર તમે બેસો જ છો ને, તો કે એમ નહીં, આ કઈ ઘોડા પર બેઠો એટલે એને કીધું. તો કે એનું એ કેવી રીતે કહે, તો બધું સમજી લીધેલું કે કોઈ કન્યા આપે અને એની સાથે લગ્ન થાય ને. તો મહારાજ કે એવું અમે નથી કર્યું, અમારે કરવું છે. હવે નાનું બાળક હોય ને જાણે કઈ કેમ માગે ને એવું કે છે આ તો. પછી તો બધું બહુ સમજાવે છે, તપાસ કરે છે, જુએ છે, અને પછી કોઈ મહારાજને યોગ્ય એવું મળતું નથી. છેલ્લે પંચાળા નરેશ ઝીણાભાઈના બેન અદીબા એની સાથે વાત થાય છે, અને અદીબા તો બહુ રાજી થાય છે કે મેં પણ મીરાની પંક્તિ છે, પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌ ભાગ્ય મારો, રાંડવાનો ભય ટાળ્યો રે, હે સંસારીનું સુખ કાચું, પરણી રંડાવું પાછું, આવું તો મારે કરવું નથી. એવું તો મારા મનની અંદર પણ હતું ને. એમાં જો પુરુષોત્તમ નારાયણ પાણી ગ્રહણ કરતા હોય તો આનાથી મોટું સદભાગ્ય શું. અદીબા તો અત્યંત રાજી થઈ ગયા. અને આ સમાચાર જ્યારે પંચાળા નરેશ ઝીણાભાઈ સાંભળે છે ને, ત્યારે ઝીણાભાઈ કહે છે કે દાદો છે ને એ દરબાર કહેવાય, ખાચર કહેવાય, અને અમે ગરાસિયા કહેવાય. દરબાર અને ગરાસિયામાં ફરક કહેવાય. લૌકિક રીતે સ્વામિનારાયણ ભગવાનના સમયની અંદર શ્રીજી મહારાજ અને સમકાલીન લોકજીવન નામનું એક પુસ્તક બીજી વાઘેલા એ બારે પાડેલું છે, 200 વર્ષ પહેલાનો ઇતિહાસ. એ સમયની સમાજની રેણી કેણી અને જ્ઞાતિ વર્ણ પ્રથા કેવી હતી. બીજી વાત વચ્ચે કહું, બ્રાહ્મણ હોય ને, બ્રાહ્મણ એની અંદર બધા આપણે તો કહે ને બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ, શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ, સૌથી ઊંચું કુળ કુટુંબ બ્રાહ્મણનું કહેવાય. બ્રાહ્મણની અંદર પણ જૂનાગઢ અને આપણે વિસનગર, વડનગરના બધા જે બ્રાહ્મણ હોય ને એ નાગર બ્રાહ્મણ કહેવાય. તો બીજા બધા બ્રાહ્મણ, દ્વિવેદીન, ત્રિવેદીન, ચતુર્વેદી, એ બ્રાહ્મણ અને નાગર બ્રાહ્મણ આમાં શું ફરક. એ વખતે એ લોકો એવું કહેતા કે હિન્દુ મુસલમાન જેટલો ફરક, સમજ્યા. નાગર બ્રાહ્મણ અને ચાલુ બ્રાહ્મણમાં કેટલો ફરક, તો કે હિન્દુ અને મુસલમાનમાં જેટલો ફરક ને, એટલો ફરક કે આમાં કહેવાય. તો એવી રીતે ઝીણાભાઈ કહે છે કે અમે ગરાસિયા કહેવાયે અને દાદા ખાચર એ ખાચર કહેવાય. તો એમાં અમારામાં આટલો ફરક કહેવાય, એટલે દાદાને ત્યાં દરબારમાં મહારાજ રહે અને જીવબા લાડુબા મહારાજ હિંચકે બેઠા ને હિંચકો હિંચકાવે ને એ બધું ચાલે, અમારે ન ચાલે. અમારી જ્ઞાતિ અમારામાં ખોટું દેખાય. મહારાજને તો કંઈ પરણવું નહોતું ને કશું કશું મનમાં સંકલ્પ પણ નહોતો, પણ દાદો અને ઝીણો ભાઈ, દાદાથી ઝીણો કેટલો ઝીણો છે એ મહારાજને સમજાવવું હતું કે દાદાની આગળ તું ખરેખર ઝીણો નાનો છો. એ આ પ્રસંગથી ખબર પડે કે દાદો એ તો ખરેખર દાદો છે. એકવાર ચોમાસાનું સમય છે, શ્રીજી મહારાજ આમ તો મહારાજ છે ને દાદાના દરબારમાં નિત્ય નવતમ લીલા કરતા. એકવાર ચોમાસું આવે છે ને અને ઘેલાની અંદર બે કાંઠે પૂર આવે છે. એ સમયની વિશે એવું બને છે, કોઈ કોઈ એવું કહે છે કે કોઈ પતિવ્રતા સ્ત્રી હોય અથવા એવી જો આવું નદીની અંદર પૂર આવ્યું હોય ને એને વધાવે ને તો પાણી ઓસરી જાય. એટલે એવા જે રાજબાઈ બીજા બીજા સ્ત્રી ભક્તો હતા ને એ જઈને નદીના પૂરને વધાવે છે, પણ પાણી ઉપર ચડ્યું વધારે ને વધારે. એટલે ગામના જે આખું ગઢડા ગામ છે ને એમાં વધારે વાણિયાઓ, જૈન વાણિયાઓ બહુ રહેતા હતા. એટલે એ બધા મહારાજની પાસે આવ્યા અને કે મહારાજ તમે કંઈક ખમૈયા કરો. એટલે ચૂંદડીને મોળિયો અને નાળિયેર ને બધું લઈને ગયા અને જેમ નદીની અંદર પધરાવે ને એમ પાણી એક એક ફૂટ આગળ આવે, એટલે ઉપર ને ઉપર ચડતું આવે. પછી મહારાજે કહ્યું કે હવે એવું કરો કે તમે એક નિયમ લો ને તો પાણી ઉછરી જાય. આ જૈનો હોય ને એ દોઈ કોઈ દિવસ વહેલી સવારે સ્નાન ન કરે. એટલે મહારાજે છે ને એને કહ્યું કે તમે ચાતુર્માસમાં સ્નાન કરવાનો નિયમ લો ને તો પાણી ઉતરી જાય.
અને પછી હવે તો શું કરવું, જો પાણી ના ઉતરે તો ગામ તણાઈ જાય, એ પોતે તણાઈ જાય. એટલે મહારાજે આવી યુક્તિ કરી અને આ પ્રમાણે પાણી ઓસારેલું. હવે થોડાક સમય પછી, એટલે થોડાક વર્ષો પછી એકવાર એવું બને છે કે ચોમાસાનું ઋતુ છે, અને એ વખતે એવી માન્યતાઓ હતી, ભડલી વાક્ય કરીને એક પુસ્તક બહાર પડ્યું છે, એમાં કહેવાય કે અમુક ઋતુમાં અમુક સમયના વાયરા હોય, અમુક દિવસે વરસાદ શરૂ થાય, અમુક નક્ષત્રમાં શરૂ થાય ને તો એ અમુક કલાક, અમુક દિવસ, અમુક મહિના સુધી ચાલે. તો એવી રીતે ત્યારે કહેવાતું કે જો શનિવારે વરસાદ અમુક નક્ષત્રની અંદર અમુક સમયે શરૂ થયો ને તો બીજા શનિવાર સુધી નોન સ્ટોપ વરસાદ ચાલુ રહે, સાત સાત દિવસ. એને હેલી કહેવાય. આજ સખી આનંદની હેલી, હેલી એટલે વરસાદનું નોન સ્ટોપ વરસવું. એવી રીતે આનંદનો પણ આ એક ઓલું એના અર્થમાં પછી હેલી શબ્દ ત્યાં વાપરો છે. એવી સાત સાત દિવસથી વરસાદની હેલી થઈ છે. અને આવી રીતે જ્યારે વરસાદ વરસે ને ત્યારે શું બને કે એ વખતે જે નળિયાની અંદર પાણી હોય ને, એ પાણી બધું દેશી નળિયા હોય, અહીંયા પણ નહીં તમારે નળિયા હોય, એ નળિયાની અંદર પાણી પી પીને નળિયા એકદમ પોચા થઈ જાય. અને એ પોચા થઈને પછી એટલા બધા ભીના થઈ જાય કે એ પોતે જ આમ નીચવે ને તો એમાંથી પાણી નીકળે. અને એ નળિયાના નીચેના ભાગમાંથી જે પાણી જમા થયેલું હોય, જેમ ફ્રીજ ગ્લાસને ફ્રીજમાં મૂક્યો હોય અને પછી નીચેથી પાણી ટપકે ને, એવી રીતે નીચેથી પાણી ટપકે એને ચૂવા કહેવાય. એનો ડાક કપડાને પડે ને તો પછી જિંદગીભર જાય નહીં. તો એવા નળિયાની અંદરથી ચૂવા થાય. ચાર સાત સાત દિવસથી ચાર આ રીતે ચોધારે વરસાદ વરસી રહ્યો છે. અને એ સમયની વિશે એવું બને છે કે ઘેલા નદીનું જ પાણી ઓવરફ્લો થાય છે અને પાણી એમ કરતાં કરતાં છેક ગામમાં આવે છે. આ બાજુ શ્રીજી મહારાજ દાદાના દરબારની અંદર ઉગમણા બારના ઓરડાની અંદર વિરાજમાન છે. દાદાના દરબારમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ ચારેય બાજુના ઓરડાને વચ્ચે લીમડો છે. એમાં એવું છે કે ઉત્તરાદાબારના જે ઓરડા છે ને, વાસુદેવ નારાયણના ઓરડા, એની પ્લિન્થ આ જે સ્ટેજ છે ને 2-2.5 ફૂટનું એટલી છે. અને ઉગમણા બારના જે ઓરડા છે ને, એની પ્લિન્થ ઊંચાઈ 5 ફૂટ ઊંચી અને પછી ઓરડા બનાવેલા. શ્રીજી મહારાજ ઉગમણા બારના ઓરડામાં વિરાજમાન છે. 7 દિવસથી વરસાદ વરસે છે અને પાણીને લીધે ઘરની અંદર જે બધી ઘર વખરી રાસ રચેલું વસ્તુ હોય ને, એ બધી ભીની થઈ ગઈ છે, ભીંજાઈ ગઈ છે, ભેજવાળી થઈ ગઈ છે. નાયગ્રા ફોલ્સમાં તમે આમ દૂર ઉભા રહો ને તો તમારા કપડાં એ વરસાદની જણ ભેજને કારણે જેમ ભીના થઈ જાય ને, એવી રીતે એકદમ ભીના થઈ ગયેલા છે. એ સમયે શ્રીજી મહારાજ દાદા ખાચરને બોલાવે છે અને કહે છે કે દાદા, આ પાણી શેનું આવ્યું? એટલે દાદાએ કહ્યું કે મહારાજ, આ તો વરસાદનું પાણી છે. મહારાજ કે વરસાદનું તો 7 દિવસથી વરસે છે, પણ આ પાણીમાં કંઈક જો તો ફરક છે. ઓલું નદીનું જે પાણી આવે ને, પૂરનું પાણી, એ પાણીની અંદર બધો ઓબાળ કહેવાય, એટલે કે આજુબાજુનો કાંઠાનો કચરો ને બીજું ને ત્રીજું એ બધું ઢણાતું તણાતું આવ્યું ને એ આવ્યું. એટલે મહારાજ પામી ગયા, એટલે કહ્યું કે આમાં તો કંઈક બીજું પાણી આવ્યું લાગે છે. અને દાદાએ થોડીક તપાસ કરી તો ખબર પડી કે મહારાજ, આ તો ઘેલા નદી ઓવરફ્લો થઈ છે ને, એટલે નદીનું પાણી આવ્યું છે. હવે નદીનું પાણી જ્યારે ઘરમાં આવે તો દાદા ખાચર તો ભગવાન તરીકે વિનંતી કરી શકે ને કે મહારાજ દ્રષ્ટિ કરો, પાણી ઓસરી જાય. તો શ્રીજી મહારાજ સ્વયં ચિંતા કરવા લાગે, ઓહો પાણી આપણા ફળિયામાં આવ્યું તો ભારે થઈ ને કે હવે શું કરશું. અને એ તો ઠીક, પણ મહારાજ કે આપણો સામાન બધો પલળી જશે, કે આ પાણી જો હમણે હમણાં વધતું વધતું ઉપર આવશે ને તો ઓરડામાં ભરાશે, ઓરડામાં આવશે એટલે આપણો બધો સામાન બધો પાણીમાં પલળી જશે. એટલા માટે મહારાજ દાદા ખાચરને બીજા 5-15 જણાને બોલાવીને કહે છે કે આપણો જે સામાન છે ને જલ્દી જલ્દી અહીંથી ખાલી કરો. ઉગમણા બારના ઓરડામાં જ્યાં વિરાજમાન છે ત્યાંથી સામાન ખાલી કરી અને ઉત્તરાદા બારના ઓરડા, વાસુદેવ નારાયણના ઓરડા જે 2.5 ફૂટ નીચા છે ને, એમાં લેવરાવે. કોણ? પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, સર્વજ્ઞ, સર્વ અંતર્યામી. અને દાદા ખાચર એક શબ્દ પણ બોલતા નથી. મહારાજની આજ્ઞાથી ઉગમણા બારના ઓરડામાંથી બધો સામાન માથે મો બીજે ત્રીજે મૂકી ચાલુ વરસાદમાં લઈ અને બધો ભર્યો ઉત્તરાદા બારના ઓરડામાં. જ્યાં ભરી રહ્યા ને ત્યાં તો પાણી તો નદીનું ઉપર આવતું હતું, 2 ફૂટ પાણી ઉપર આવતા શું વાર લાગે. અને એક ઝાલક આવી અને વાસુદેવ નાના ઓરડામાં પાણી પેઠું. મહારાજ પોતાના કપાળ ઉપર આ માત કે, દાદા અમે ભૂલ્યા ને, કે આ તો ખોટું થયું. કે દાદા કે શું મહારાજ? તો કે આપણે આ ભૂલ કરી, કે સામાન અહીંયા તો જલ્દી પલળી જશે માટે હતો ત્યાં ત્યાં લઈ જાઓ, જે ઓરડામાં હતો ને ત્યાં સુરક્ષિત હતો, આ ખોટું થયું.
હજી તો બધા ત્યાં જ ઉભા હતા. વળી ત્યાંથી સામાન લઈ અને ત્યાં ચાલુ વરસાદ, આમ તો 7 દિવસથી વરસાદને કારણે બધું ભીનું થયું હતું, એની અંદર ચાલુ વરસાદે સામાન લાવે અને પાછો લઈ જાય એટલે શું થાય, જે કોરો હોય ને એ બધો ભીનો થાય. એ સમયે મુક્તાનંદ સ્વામી ત્યાં આગળ આવે છે અને મુક્તાનંદ સ્વામી મહારાજને આમ તો અમન્યા રાખતા અને મહારાજની સંપૂર્ણ મર્યાદામાં રહેતા, પણ દાદાને આજે આવી રીતે કરતા ફરતા જોયા ને એટલે મુક્તાનંદ સ્વામીથી મહારાજ પ્રત્યે બોલે છે કે મહારાજ તમે શું આ માંડી છે, મીંદડીના બચોળિયાની જેમ બધો સામાન આમથી તેમને તેમથી આમ ફેરવો છો. મહારાજ કે સ્વામી તમે શું સમજો છો, અમે ક્યાં સામાન ફેરવીએ છીએ? તો કે આ બધું હમણાં અહીંયા સામાન હતો અહીંયા લઈ ગયા, અહીંથી પાછો અહીંયા લાવો છો ચાલુ વરસાદે. સ્વામી તમને સામાન દેખાય છે? અમે સામાન નથી ફેરવતા, અમે તો દાદાનું મન ફેરવીએ છીએ, પણ દાદાનું મન ફરતું નથી. અક્ષરાનંદ સ્વામી એની વાતોમાં નોંધે છે કે મહારાજે આમ તો 28 વર્ષ 5 માસ અને 27 દિવસ દાદાના દરબારમાં શ્રીજી મહારાજ રહે છે ને, પણ 18 વર્ષની અંદર 56 વાર આવી રીતે સામાન ઉચાળા ફેરવા વેલા, અહીંયા નહીં અહીંયા મૂકો ને અહીંયાથી અહીંયા આમાંથી અમારે એવું છે ને. પરંતુ એ સમયે મહારાજ છેલ્લે કહે છે હવે કે અમે સામાન નથી ફેરવતા, પણ દાદાનું મન ફેરવે છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ લખ્યું હશે ને

68 तीरथ सदगुरु चरण मां जाणशे जे जन हशे पूरा मन कर्म वचने मोह मन न तजी भजे गुरु ब्रह्म ते संत शूरा। आ सफेद कपड़ा मां संत छे के महाराज नी मर्जी सिवाय मर्जी जोई महाराज ना मन नी उभा रहिए आठू जाम आठे जाम 24 कलाक हाथ जोड़ी अने महाराज नी सामे उभा रहे। महाराज के दिन तो दिन, एक दिवस शुकानंद स्वामी वेली सवारे शियाळा नो समय छे ઘેલા નદીમાં સ્નાન કરીને આવ્યા અને દરબારગઢમાં છે નદીથી અહીંયા સુધી આવે અને એ સમયે શિયાળાનો સમય હોય અને પછી આમ ઠંડીની અંદર થઈ ગયા આમામ આમામ ધ્રુજતા હતા આમામ એટલે મહારાજે જોયું અક્ષરરોડીમાં મહારાજ વિરાજમાન છે દાદા ખાચર બાજુમાં બેઠેલા। મહારાજે આમ અક્ષરરોડીમાં ઉપર જોયું દાદા ખાચરે પણ મહારાજની દ્રષ્ટિ જે બાજુ ગઈ ને એમ જોઈ લીધું અને મહારાજ બોલ્યા કે દાદા આ વળી નીકળે વળી એટલે ઉપર જે છાપરું કર્યું હોય ને એને વાંસ અને વળી બે પ્રકારના વાંસ જરા નાના હોય ને વળી એના કરતાં થોડીક મોટી હોય તો મહારાજ કે દાદા કે આ વળી નીકળે દાદા કે હા મહારાજ બીજી વાર મહારાજ થોડી વાર પછી ખરેખર નીકળે અને એ નીકળી એ બાજુ જોયે અને બીજી બાજુ એમના સંત એમના સેવક એમના પીએ શુકાનંદ સ્વામી ઠંડીમાં ધ્રુજતા હતા પોતાના ઘરની વળી કાઢવાની છે ભાઈ હે પણ આ તો દાદો છે ને એ તો ભગવાન તો અંતર્યામી છે ને એવી આખી દુનિયા જાણે છે પરંતુ આ તો ભક્તો છે ને એ મહારાજના અંતર્યામી અને ખરેખર ભગવાનની ભક્તિ કરવી હોય ને ગુરુની ભક્તિ કરવી હોય ને તો એમના અંતર્યામી આપણે થવું જોઈએ। એને પાણીની જરૂર હોય ને ત્યારે આપણને પાણી બોલવાની જરૂર ન પડે એના પહેલાં આપણા પાણી એટલે હાથ પાણી લેવા પહોંચી ગયા હોય એને જે જરૂર પડે ને એના ઈશારાથી સમજે એને સેવક કાય પ્રાપ્ત થાય એને સેવા મળે તો દાદા ખાચર મહારાજે બે વાર આમ કહ્યું ને આમ જોયું ને તરત સમજી ગયા અને અક્ષર ઓરડીમાંથી વળી કાઢી એના ટુકડા કરી અને તરત તાપણું કરી અને શુકાનંદ સ્વામીને તપાવ્યા મહારાજ એનાથી રાજી થયા। તો આવી રીતે દાદાની અનુવૃત્તિની ભક્તિ અને સેવા હતી। મહારાજ જ્યારે જ્યારે વરતાલ ઉત્સવમાં જાય બીજે પણ જાય ને ત્યારે દાદો તો સાથે જ હોય દાદાની ઘોડી ને મહારાજની ઘોડી બંને સાથે ચાલતા હોય મહારાજ એની સામે મરક મરક જોતા જાય એને પોતાની મૂર્તિનું સુખ આપતા જાય એને કંઈ એવી વાતો કરવાની હોય તો પણ કહેતા જાય। આવી રીતે શ્રીજી મહારાજ દાદાના ઘર ગ્રહ સંસાર અને સત્સંગને શોભાવી રહ્યા છે। હજી દાદાની આગળની જે વાતો છે એ આપણે આવતીકાલે સાંભળીશું। સહજાનંદ

0: आ सत्संग परीक्षा ने कोई कीमत नहीं, व्यवहार में व्यवहार की दृष्टि एनु कई उपजे नहीं, एटले कोई एम भाग लेतु नहीं। बहु सहलू से सरल से पन एक दिवस में वाँची ने जम तम लखी नाखे, अने केटला तो लगता ही नहीं, एटले एनी किंमत नहीं। सत्संग परीक्षा जो योगी आपा सही करी आपी, प्रमुख साहेब महाराजे तो बधुं बधी सही करी आपी, अने एमां तो बधुं तत्वज्ञान छे, अने जे जाणवा छे जाणवा जेवुं छे ए सत्संग परीक्षामां। बीजुं एवुं आपणे बधुं घणुं जाणीए पण अक्षरधाममां जवा माटे आ सत्संग परीक्षा માં જે છે એ જાણવાનું, બીજું કોઈ કામમાં નહીં આવે। એટલે અક્ષરધામમાં જવું છે એ નક્કી કરું કે અહીંયા વ્યવહારમાં આંટા મારવા એ નક્કી કરું। જો સત્સંગ શિક્ષણ પરીક્ષા એટલે અબજો રૂપિયા, અને તો વ્યવહારનું બધું ગમે હોય ને આઠ આના રૂપિયો। હવે આ મહિમા જાણીએ, કેમ કે એની પ્રાપ્તિ શું છે? સત્સંગ પરીક્ષાની પ્રાપ્તિ અક્ષરધામ જે કોઈ રીતે મળે નહીં। મોટા મોટા ઋષિઓ બધા રાફડા થઈ ગયા, અનેક સાધન કર્યા, બધા સાધનનું ફળ આ સત્સંગ છે। તો આપણે સત્સંગ મળ્યો છે, પણ હવે એ સત્સંગ પચાવવું અને ધ્યાનમાં રાખવું અને એ આત્મસાત કરવું, એના માટે આ સત્સંગ પરીક્ષા છે। હવે એ જેવા આપણે ના આપીએ તો આખું એક સાઈડ રહી જાય, અને વ્યવહારનું તો થયું કે ના થયું કોઈ કાંઈ બગડતું નથી। તમે ઘર થયા ના થયા, ગાડી આવી ના આવી, એ ઇટ ઇઝ ઇમટીરિયલ। એ અક્ષરધામ આ સત્સંગમાં આવ્યા, સત્સંગ આપણે કરીએ છીએ, એ સત્સંગનું ફળ અક્ષરધામ, અને એ જ પ્રાપ્ત કરવાનું છે। બીજું તો સત્સંગમાં આવીને મોટર બંગલો એ ન મળે, એ સત્સંગમાં આવીને આ સત્સંગનું જ્ઞાન થાય, સત્સંગની સમજણ થાય। જો સવારે આપણે ઓલા ગાંડાની વણઝાર જોયું, સંવાદ જોયું, એમાં જે હરિભક્તો હતા સમજણવા હતા, એ ગાંડા નહોતા, ખરેખરી સમજણવાળા હતા। તો આ લોકમાં ગમે પરિસ્થિતિમાં સુખ દુઃખમાં સ્થિર રહ્યા। એટલે આપણે આ સત્સંગ પરીક્ષા જો મન દઈને દિલથી આપીએ તો એમાં બધું ઘણું બધું છે, જે કરવાનું છે એ આપણે થાય છે। પહેલી જ વખત ક્યારે ત્યારે મળ્યા નથી, આ પહેલી જ વાર, અને એ ભગવાન કૃપા કરી તારે, નહીં તો આપણી તાકાત જ નથી કે ભગવાન સુધી પહોંચી શકે। ગમે એટલા સાધન કર્યા, ગમે એટલું બધું કર્યું, ઋષિમુનિઓ રાફડા થઈ ગયા, બધા ભગવાનના દર્શન ઝાંખી જ નથી થઈ, અને આપણને આ થયા એટલે પહેલી વાર મળ્યા છે, અને એ પણ ભગવાનની કૃપાથી। ભગવાન કૃપા ના કરે તો કાંઈ લટકતા ને ક્યાંય ફરતા હોઈએ આપણે। શ્રીજી મહારાજની જે વાત કરે છે એ બહારના સ્વરૂપની વાત નથી, અંતરદૃષ્ટિ કરીને અંતરમાં જોવાનું, અને એ થાય એવું નથી। એ વચનાવાદ પ્રગટ ભગવાન મળે તારે થાય। મહારાજે કહ્યું કે પોતાનું સ્વરૂપ એ જોવું તે કાંઈ રમત નથી, અને મહારાજાને નીચમાં નીચ, ગેલામાં ગેલો, મૂર્ખમાં મૂર્ખ, એ બધી ઉપમાં આપી, અને પોતે પોતાને જોતો નથી એ વાત સાચી છે, પણ પોતે પોતાને જોઈને આવી રીતે નહીં આમ પોતે પોતાને જોવાનું એટલે અંત, પોતે આત્મા છે એ એ આપણે તો આ સ્વરૂપો કેટલાય જન્મોજન્મ બદલાયા છે એમાં શું જોવાનું છે, પણ આપણે આત્મા છે. અને એ પણ જે મહારાજે કહ્યું કે અંતર્દૃષ્ટિ કરે, એટલે અંતર્દૃષ્ટિમાંય ભગવાન અને સંત એના સામું જોઈ રહેવું એ અંતર્દૃષ્ટિ, અને ભગવાનની સેવા મળી જે આપણે સેવા કરી એ પણ અંતર્દૃષ્ટિ, અને એવી રીતે અંતર્દૃષ્ટિની વાત છે. હું લઠ્ઠો લઈને જોવાની વાત નથી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સાંઈ મહારાજ શતાબ્દી મહોત્સવની જય. અક્ષરધામ મહોત્સવની જય. અક્ષર ડેરી શાહ શતાબ્દી મહોત્સવની જય. સંતનો વેશ લીધો, સંતનો વેશ લીધો પછી સંતના ગુણ ના આવે તો તે વૃથા છે, તેનાથી મનુષ્યને ત્રાસ ઉપજે છે. સો સો નહીં, ત્રાસ ઉપજે છે. સંતના વેશ લીધા પછી સંતના ગુણ ના આવે તો બીજા હરિભક્તો જે બધું હોય એને ત્રાસ ઉપજે છે. સાધુના સાધુતા વગર સંત કહેવાય જ નહીં. સાધુતા વગર સંત કહેવાય જ નહીં. બરાબર છે, તમે એન્જિનિયર થયા ને એન્જિનિયર ડીટુઈને આવડતું હોય તો સાનો એન્જિનિયર. ડૉક્ટર થયા અને ડીટુઈને ઇન્જેક્શન આપતા ના આવડે તો સાનો ડૉક્ટર કહે. એમ સાધુ થયા તો સાધુના ગુણ ના હોય સાના સાધુ. સાધુતા વગર સંત કહેવાય જ નહીં. પછી ભલે તે કોટી પ્રકારે વાત બનાવતો હોય, પછી મેન્યુપ્યુલેશન કરે આમ તેમ આમ તેમ, જે પ્રમુખ સાંઈ મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી આપા સિદ્ધે સિદ્ધિ જેવું છે અંતર એવું બહાર, કોઈ અંદર વાત નહીં એવું હોય, એટલે કોઈ બનાવટ ના કરે. સાધુ મેન્યુપ્યુલેશન આમ દેખાય, સાધુ જેવા દેખાય પણ સાધુ ના હોય એવું. પછી ભલે તે કોટી પ્રકારે વાત બનાવતો, સંતમાં નિષ્કપટપણાનો ગુણ દેખી જગત તેમાં આકર્ષાય છે. આ સ્વાભાવિક છે. સંતના ગુણ એટલે ભગવાનના ગુણ, ભગવાનના ગુણ હોય સંતમાં નિષ્કપટપણાનો ગુણ દેખી આખું જગત તેમાં આકર્ષાય છે. જે નિષ્કાય વ્રતનું દૃઢ પાલન કરે કરતો હોય, અંદર બહાર નિષ્કપટ દંભ રહિત હોય, શાંત ગુણને સદા ધારણ કર્યો હોય, શત્રુનું ચિત્ર પણ ક્યારેય પ્રકાશિત ના કરતો હોય તો બીજા કોનું પ્રકાશિત કરે? શત્રુ હોય એને અવગુણ કે નહીં બીજાને, જે કહેવું હોય સારું જ કે. યોગી આપા વિજ્ઞાનદાસ સાંઈની સેવામાં હતા, એ બહુ વિજ્ઞાનદાસ એમને ત્રાસ ગુજાર્યો, પણ સ્વામી આપણે ક્યારેય વાત કરી નથી કોઈને. અને કંઈ કહેવું હોય તો સ્વામી યોગી આપા કે આવું ગુરુની ટોકણી ખાબી એટલે તો ઉપર આવ્યા છે એવી વાત ફેરવી નાખે. પણ
1: અંદર બહાર નિષ્કપટ હોય, શાંત ગુણને સદા ધારણ કરે હોય, શાંત ગુણને સદા ધારણ કરે, શાંતિ ધીરજ સભા આ બધું એ ગુણને ધારણ એ સાધુ કહેવાય. શત્રુનું છિદ્ર પણ ક્યારે પ્રકાશ ના કરતો હોય એવા સંત જગતનો આધાર છે. દેખાય નહીં, આ હવા દેખાય છે ને હવા ઉપર ચર્ચા થાય છે, પ્રકાશ આકાશ આકાશ ઉપર ચર્ચા થાય છે. ચાર જણ ભેગા થઈને કમિટી બાંધીને આકાશ ઉપર ચર્ચા કરે છે અને આકાશ સૌથી બળવાન છે. આકાશ દરેક દરેક વસ્તુમાં આકાશ રહેલો છે, દરેક અણુમાં આકાશ રહેલો છે. એ મહારાજ 200 વર્ષ પહેલાં કહી ગયા આકાશમાં અણુ આકાશમાં અંદર પુલ છે એટલે આકાશ છે. એટલે એવી રીતે એટલે એ સૌથી બળવાન કહેવાય આકાશ. 5 તત્વ છે એમાં આકાશ સૌથી બળવાન. એની ચર્ચા થતી નથી, એને કોઈ જાણતો નથી, કોઈ કોઈ વાત કરતો નથી, પણ સૌથી બળવાન એમ સંતનું. એવા સંત જગતનો આધાર છે. આવા સંતમાં રહેલા શુભ ગુણો સર્વે ભગવાનના ગુણ છે. જો આવા સંતમાં રહેલા ગુણ ભગવાનના છે, ત્યાંથી સપ્લાય ચાલુ જ રહે છે. એટલે એમને પોતાનો ગુણ તો રિઝર્વ રાખે. પરમાનંદી જે સંત હોય ને, પરમાનંદી ભગવાનનો આનંદ લેતા હોય, પોતાનો આનંદ તો રિઝર્વ હોય એને અડે જ નહીં, ભગવાનનો આનંદ લીધે રાખે. એવા સંત અનંત જીવોના મોક્ષ કરવા પ્રગટ થાય છે. એમને ફાલતું કોઈ વાત નથી, દેખાય નહીં સમજાય નહીં, બધું જાહેરાત કરતા નથી કે હું મોક્ષ આપવા આવ્યો છું. આ મને સહેજ એમના ગુણો જેવા હોય એટલે દેખાઈ આવે અને બધા સાથે મળે, બધાનું ઉદ્ધાર કરે, બધા એક એક ગમે જીવ પ્રાણી માત્ર, જીવ પ્રાણી માત્ર ખાલી મનુષ્ય નહીં, જીવ પ્રાણી બધાનો ઉદ્ધાર. જે એના સંબંધમાં આવે એના વાયર અડે એ બધાનું કલ્યાણ થાય. અને એવા શુભ ગુણોથી શોભતા એ સંત શ્રીહરિનું અક્ષરધામ છે. અને આવા સંત છે શ્રીહરિનું અક્ષરધામ. મહારાજ અક્ષરધામના મધ્યમાં બિરાજમાન છે. એટલે એવા સંતને ભગવાન એકમેક છે, એમાં જુદારો થતો નથી. એવા શુભ ગુણે યુક્ત અક્ષરધામ રૂપ સંતને શ્રીહરે ક્યારે તજી શકતા નથી, એકમેક તજી શકતા. તમે દેહને જુદા પાડો પણ આ તો એમ દેહ જુદા પડતા નથી. ભગવાન સંત એવા શુભ ગુણે યુક્ત અક્ષરધામ રૂપ સંતને શ્રીહરિ ક્યારે તજી શકતા નથી. અર્થાત શ્રીહરિ એવા સંતથી ક્યારે પૃથક રહી શકતા નથી. અનંત કોટી બ્રહ્માંડોમાં અનંત નામરૂપે ભગવાન પ્રકાશે છે. જ્યાં જેવો કામ ત્યાં તેઓ અવતાર ચરિત્ર કરે છે. તેમનું આવું જવું ને અદૃશ્ય થવું કોઈના કળામાં આવતું નથી. અહીં પ્રગટ થાય છે પણ અક્ષરધામમાં તેવા ને તેવા સદા રહે છે. અહીં અનંત બ્રહ્માંડમાં ઘણે ઠેકાણે ભગવાન પ્રગટ થાય છે પણ અક્ષરધામમાં તો એવા ને એવા છે. ત્યાં અક્ષરધામમાંથી આવે આ લોકમાં તો અક્ષરધામની સીટ ખાલી પડી જાય તો વારો જ ના આવે. બીજા બ્રહ્માંડ ત્રીજા બ્રહ્માંડ અક્ષરધામ ખાલી જ રહે ને એવું નથી. અક્ષરધામમાં બિરાજમાન છે અને ત્યાં રહ્યા થકા બીજા લોકમાં દર્શન દે છે. એમના ચરિત્રો ભક્તને કાજે છે. મહારાજ આવા સંતના ચરિત્રો ભક્તને કાજે છે. જીવનું અનાદિ અજ્ઞાન આવા ચરિત્રો કરીને તેઓ ટાળે છે, અને ચરિત્ર દ્વારા અનાદિ અજ્ઞાન ટાળવું એવો ધારો નિયમ પણ નથી. આ બધું ભગવાનનું અલૌકિક છે. હવે આવી રીતે ધારે ના ધારે બધું દિવ્ય છે, એટલે અમને દિવ્ય માનીને ભજન કરવું, ભક્તિ કરવી. પોતે પ્રત્યક્ષ હોય ત્યારે પોતે ટાળે છે, ને પછી પોતાના અક્ષરધામ રૂપ સંતને એ જીવનું અનાદિ અજ્ઞાન ટાળવા આ ભૂમંડળ પર રાખે છે. પછી પોતે મહારાજ પોતે સ્વધામ પધાર્યા, ભાઈ ખાલી પડ્યું નથી, એ પોતાના સંત મુકતા ગયા. ગુણાતન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ મુકતા ગયા. એ ચાલુ જ રહે. જે કામ માટે આવે મોક્ષ આપવું, બધાને બધાને મોક્ષ કરવો, એ આત્યંતિક કલ્યાણ, છેલ્લો જન્મ કરવાનો. તો એ ફેક્ટરી, એ કાર્ય તો ચાલુ જ રહે છે. શ્રીહરિ જે કરે તેમાં કોઈ ભૂલ ખામી હોય નહીં. શ્રીહરિ જે કરે એમાં કાંઈ ભૂલ ખામી હોય, આપણા કિંગ ડઝ નો રોંગ વ્યાખ્યા. રાજાઓ પણ જે પ્રિન્સ, અરે ચાર્લ્સ ફર્સ્ટ ઇંગ્લેન્ડનો રાજા, એને કહ્યું હતું કિંગ ડઝ નો રોંગ, અને ભલે ટ્રાયલ કરે, હું નમતું નહીં મૂકું. શ્રીહરિ જે કરે તેમાં કાંઈ ભૂલ ખામી હોય નહીં. આ રીતે જે સમજે તે એકાંતિક છે. ભગવાનમાં જે કરે છે સારું જ કરે છે. કરતા ભગવાન છે, અને જે કરવું એ સારું જ કરે છે. જે કરે, તમારે ઘર લઈ લે, ગાડી લઈ લે, બધું સારું જ કરે છે. એમાં કંઈક મોટું રહસ્ય હોય. એક શાસ્ત્રી માના વખતમાં લક્ષ્મીદાસ ગણાત્રા એ શાસ્ત્રીમાં પાસે પહોંચ્યા, અને એક દિવસ

કરો, ધંધો વેપાર કરો, પેટ્રોલનો ધંધો કરો, એમાં પોતા જેવા હોય એવા 50 નોકર રાખ્યા હતા. તો જો આપણે ધીરજ રાખી શાસ્ત્રી મારે કહું એમ કરવું તો આવું થયું. એટલે મળે ના મળે, નાય મળે નોકરી, નાય મળે કેટલા વખત સુધી નાય મળે, પણ જે કરે સારું કરે છે. એમને બેલેન્સ કરવો પડે અધ્યાત્મને શારીરિક જે બધો વ્યવહાર છે એ બેલેન્સ કરવું પડે. અને એ બેલેન્સ કરવામાં એકાંતિક ભક્ત થાય, એકાંતિક ભક્ત હોય એવી ગોઠવણ કરે, શરીરનું અમુક ભાગ લઈ લે, અમુક ભાગ ચાલુ રાખે, અને એવી રીતે એમણે ગોઠવણ કરે કે તમારો મોક્ષ બગડે નહીં, એ મુદ્દો છે. બીજું બધું વ્યવહાર બગડે તો કાંઈ નહીં, એમાં કરોડો જન્મ લીધા છે, કેટલાય વ્યવહાર કરો છે બધું, પણ એ વ્યવહાર બગડે એનો વાંધો નહીં, પણ મોક્ષ ના બગડે. સ્વામીએ કહ્યું સ્વામીની વાતમાં, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. કરોડ કામ બગાડીને આપણે તો પડતા મૂકીને આવ્યા છે, બગાડીને આવ્યા જ નથી. 2-5 કામ હોય પડતા મૂકીને આવ્યા છે, બગાડી તો આવ્યા જ નથી. સ્વામી કહે છે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. અને કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડ્યું, તમારે શું કર્યું? એટલે આપણે બધા સત્સંગી છીએ, એકાંતિક ભક્તો છીએ, ભગવાનની ભક્તિ કરવાની છે, એ જ મુદ્દો છે, એના ઉપર જવું. એટલે આ લોકનું કંઈ બગડે સુધરે એમાં વાંધો નહીં, પણ મોક્ષ ના બગડવું જોઈએ એ. અને બે બગડે તો થઈ રહ્યું, વ્યવહારે બગડે ને મોક્ષે બગડે, તો એવું ના કરું. એટલે ખાસ ધ્યાનમાં રાખવું, આપણે સત્સંગી છીએ, ભક્તિ કરવાય છે, હવે કેટલાય સાધનો કર્યા છે, અનંત સાધનો કર્યા છે, કાંઈ બાકી નથી, અને એના ફળ રૂપે આ સત્સંગ મળ્યો છે, તો સત્સંગ છોડવું નહીં. તો બીજું બધું છોડાય મૂકાય અને વાંધો નહીં, સત્સંગ છોડવું નહીં. શ્રીહરિ જે કરે તેમાં કાંઈ ભૂલ ખામી હોય નહીં, આ રીતે જે સમજે તે એકાંતિક છે. હરિ કરે તમે ભૂલ ના કોઈ, એસે સમજે એકાંતિક સોય. પછી તેનામાં દુનિયાદારીની સમજ આવે કે ના આવે, જો અયોગી આપવાર એમને પ્રશ્ન પૂછ્યો, ગાયને વેતર હોય તો સ્વામી બળદની વાત નીકળી કે કેટલા વેતર થયા, બળદને વેતર હોય જ નહીં, એટલે પ્રોજની હોય નહીં. એટલે અને બે રીતે બળદ એટલે એટલે યુનક, તો એમાં હોય જ નહીં આ બધું. યોગી આપણે આવી વાત પૂછી, એટલે જો દુનિયાદારીનું જ્ઞાન હોય કે ના હોય એ કાંઈ ના કહેવાય. તેનામાં દુનિયાદારીની સમજ આવે કે ના આવે એ માટે શ્રીને કોઈ દાવો નથી, ભગવાનને કોઈ પ્રશ્ન નથી, દુનિયાની સમજ આવે કે ના આવે. એ તો સ્વામીએ કહ્યું કે વ્યવહાર માર્ગ તો કાંઈ કઠિન નથી, એ તો સૌને આવડે, પણ જ્ઞાન માર્ગ ચડવું એ કઠિન છે. એટલે ઓલું તો આ નાના બાળકોએ છે, બે કંઈ શીખવાડો તો પ્રવચન કરે બધું કરે, એટલે એ તો બરાબર છે. પણ અને સ્કૂલમાં જાય, બધું કેટલું ભણે છે કે બધું છે, પણ એ કાંઈ નથી. એવી સમજ સંતમાં હોય કે ના હોય તો ઇટ ડઝ નોટ મેટર. એવા સંતને જે ઓળખે છે

તેનું કલ્યાણ થાય છે. જે નથી ઓળખતા તે લક્ષ ચોરાસીમાં આનંદ દુઃખ ભોગવે છે. સત્સંગ મળ્યા પછી પણ આવું થાય. જે કૃષ્ણ ભગવાન વખતમાં ઓલા ઉદ્ધવજી કાટી ગયા, ભગવાનને ઓળખ્યા અને એમના બધા હતા એ કોરા રહી ગયા. બીજા બધા યાદો હતા કોરા રહી ગયા, કંઈ સમજ જ ના પડી. રાજા તરીકે જ માનતા હતા. બરી 14 લોકના સર્વ સુખને સત્સંગ આગળ તુચ્છ ગણે છે. એવા સંત હોય 14 લોકના સુખ બધા તુચ્છ ગણે છે. આપણે ભાવ કરવું પડશે, ગમે તારે પણ આ લાઈન પકડવી પડશે. એનો એકનો એક રંગ કે ને તે દિન દિન વૃદ્ધિ પામતો રહે, પણ લેશ માત્ર મોડો ના પડે. આવા સંત હરિજનથી શ્રીહરિ અળગા રહેતા નથી. આ પ્રકારના સંત હરિભક્તો પણ કહ્યું કે જે ભગવાનની વાસના રાખે, બીજું કાંઈ ઈચ્છે નહીં, તો ભગવાન એનાથી અળગા રહેતા જ નથી. ભગવાન ભેગા જ હોય, એને ખબર પડે કે ના પડે, ભગવાનની ભેગા જ હોય. આવી દાનતાઈ વૃત્તિ થવી જોઈએ. માટે જેને મોક્ષની ઈચ્છા હોય એવા મોક્ષ ભાગી મનુષ્ય એવા સંતને ઓળખીને તેમનામાં અનુરાગ કરવા, હેતપ્રીત કરવા. જે કંઈ સામાન્ય કે વિશેષ વચનો ભગવાન કે સંતો કયા હોય તે જ વચનો ભક્ત માટે વિધિ નિષેધ બની રહે છે. અને આપણા મહારાજ જે વચન કયા છે, આપણી આજ્ઞા, આજ્ઞામાં બધું ઘણું બધું આવી શિક્ષાપત્રીને અભિયા બધું આજ્ઞામાં આવી જાય. એ પ્રમાણે રહે તો મારે કહે કે એના ભગવાનના હિતપ્રીત રહે. ને જે કંઈ સામાન્ય કે વિશેષ વચનો ભગવાન કે સંતે કયા હોય, સામાન્ય કે વિશેષ, સામાન્ય હોય આપણે સામાન્યને સાવ સામાન્ય ગણી નાખે, પણ ભગવાનના વચન છે એ સામાન્ય હોય નહીં. એ રીતે સમજ રાખીને સામાન્ય વિશેષ વચનો હોય એ બધાને ધારણ કરે.

દરેક સંતના ગુણ એક સરખા જણાતા નથી, બધા એક સરખા ગુણ જણાતા, કોઈ વૈરાગ હોય, કોઈ ધર્મ હોય, કોઈ મા બહુ હોય, એવું બધું. ત્યારે શ્રીહરિ કે જ્યાં સુધી સંત અસંતને એક જાણે છે ત્યાં સુધી તેનામાં બુદ્ધિ નથી એમ જાણવું. આપણે સંત અસંતમાં જેને ભેદ પડતો નથી એક માને છે, મારે કંઈક તેમાં બુદ્ધિ જ નથી. અને એવા બુદ્ધિહીનનો મોક્ષ પણ થતો નથી. ક્યાંથી થાય? મૂળ ભગવાનને સંત સિવાય કોઈ મોક્ષ આપી શકે એમ નથી. એ વાત પાકી છે. એવા સંતને ઓળખે નહીં કે ક્યાંથી ગમે એવા સાધનો કરે, બધું કરે, આકાશ ઉપર ચાલે, આકાશ મૂળે, પાણી પર ચાલે, અગ્નિ પર, બધા સાધન જાત જાતના કરે પણ મોક્ષ થાય નહીં. ભગવાનને સંત એના કયામાં રહે એ જ મોક્ષ. એવા બુદ્ધિનો મોક્ષ પણ થતા નથી. તેણે જાતે જ પોતાનું મોક્ષ દ્વાર બંધ કરી દીધું. જાતે ભેગા રહે, સત્સંગમાં રહે પણ ઓળખે નહીં, તો જાતે જ મોક્ષ દ્વાર બંધ કરી દીધું. તેણે જાતે જ પોતાનું મોક્ષ દ્વાર બંધ કરી દીધું. વ્યવહારિક વાત પણ બુદ્ધિ વગર સિદ્ધ થતી નથી. વ્યવહારનું બધું તમે દુકાન ચલાવે, દુકાનો ચલાવે, તે ફેક્ટરી હોય, આ હોય, તે હોય, એમાં બધા બુદ્ધિ વાપરવી પડે. બુદ્ધિ વગર કંઈ થતું નથી. બુદ્ધિ હોય તે જ સાર સાર ગ્રહણ કરી શકે છે. બુદ્ધિ જુદી પ્રકારની, બીજી અનેક પ્રકારની બુદ્ધિ મનુષ્ય શીખે પણ મોક્ષની બુદ્ધિ જ્યાં સુધી શીખે નહીં ત્યાં સુધી નકામું છે. એટલે ટૂંકમાં આપણે સત્સંગી થયા છીએ. આપણો આ ધંધો મોક્ષની ઈચ્છા રાખવી, મોક્ષ બાજુ ધસવું, જે પ્રકારે મોક્ષ થાય એમ એ રીતે મહારાજની આજ્ઞા પાડવી. મારી આજ્ઞા વગર તો મોક્ષ થાય જ નથી. તો મહારાજની આજ્ઞા પ્રેમથી, નમ્રતાથી, વિવેક બુદ્ધિથી સારા સારા જાણીને આ દ્રઢ કરું કે મારાની આજ્ઞા એમાં જ બધું છે. અને એ આજ્ઞા કંઈ હોતી નથી ઊંધે માથે લટકો કે જંગલમાં જાઓ કે એકાંતમાં જાઓ, કોઈ આજ્ઞા નથી. લાખો હરિભક્તો મહારાજના વખતમાં હતા, એ આજ્ઞા ઉપાસનાથી પાર પડી ગયા. અને એ જ ખરું છે, બીજું બધું નકામું છે. સત્સંગ વિના મોક્ષની બુદ્ધિ આવતી નથી. જો સત્સંગ વિના મોક્ષની બુદ્ધિ આવતી નથી. બધા શાસ્ત્રોમાં મોક્ષની વાત કરી છે પણ મોક્ષનો ખપ ન જાગે ત્યાં રીતે વાત સમજાતી નથી. જે વાતનો ખપ હોય એ પ્રાપ્ત થાય. પૈસાનો ખપ હોય તો પૈસા મળે, કીર્તિનો ખપ હોય તો કીર્તિ મળે, કીર્તિવાન થાય, યશ મળે, એવું. એટલે જે વાતનો ખપ હોય એ મળે. મોક્ષનો ખપ જોઈએ એ જુદી વાત છે. મોક્ષનો ખપ હોય, મોક્ષનો ખપ ના જાગે ત્યાં સુધી તે વાત સમજાતી નથી. એટલે આવી રીતે મહારાજ જે બધી વાત કરી આપણને, એટલે આપણે સીધે સીધું છે. શાસ્ત્રીમાં જે બહુ દયા કરી છે આપણા ઉપર, એમને આ દ્વાર ખોલ્યા, અક્ષર પુરુષોત્તમ મધ્ય મંદિરમાં પધરાવી દીધા, જે કોઈ કર્યું નથી, કરી શકે એમ નથી, એ મોટું કામ કર્યું. અને આપણા બધાને, લાખોને સુખિયા કહી દીધા. આ ઉપાસના આજ્ઞા સ્પષ્ટ, એમાં કંઈ બહુ લાંબુ જાજુ
લાભો ટૂંકો કરવા નથી, સીધે સીધું શાસ્ત્રીમાની આજ્ઞામાં જે રહ્યા એમ કરે. પછી યોગી આપણ પ્રમુખ સ્વામી મહારાજ એમની આજ્ઞામાં રહ્યા એટલે સીધે સીધી વાત છે, એમાં કોઈ આંટી ઘૂંટી નથી. બીજામાં તો એક શબ્દના હજાર અર્થ કરે પણ કાંઈ હાથમાં આવે નહીં. અને સીધે સીધું જ છે, સિદ્ધ જે મહારાજ શ્રીમાં જે ધામમાં છે એ પધાર્યા છે અને પછી સંતના રૂપે એ રીતે રહ્યા છે. એમાં કોઈ જરાક ફેરફાર સમજવું નહીં. આપણે શ્રદ્ધા હિંમત બળ રાખીને આ સત્સંગ કરે જવું. જે આપણે કરતા હોય સત્સંગમાં, જે સેવા તમે કરતા, પાર્કિંગ હોય, રસોડું હોય, જે બધી સેવા કરતા હોય એમાં ખૂબ હિંમત બળ રાખીને એ સેવા કરવી. તમે શંકા ના રાખી, આ બધું મોક્ષને દ્વારે લઈ જાય છે. એટલે આપણે જે સેવા કરી, ટૂંકમાં આપણે જે કરીએ છીએ એ બધું સારું જ કરીએ છીએ. સદાનંદ સ્વામી મહારાજ.

श्री स्वामीनारायण भगवान जय। आज तो बधा ने मलवानु मन थाय, दस दस वक्त। पण हवे शक्य नथी, पण सांगता बोलायला मिळले। આપણે તો એક જ વાત છે, આ સત્સંગ મળ્યો એના બેડો પાર થઈ ગયો। જો આ શરીરમાં મહારાજે, શ્રીજી મહારાજે ઓલા 9 લાખ જે હતા એમને મહારાજે વાત કરી કે તમે અંતરદૃષ્ટિ કરીને જુઓ કે આ દેહમાં કઈ વસ્તુ છે કે જે કિંમતી છે। આ વસ્તુમાં બધી વસ્તુ નકામી, જો તમે આપણે ચીરીને મૂકીએ દેહ બધાનું, કેવું લાગે, અંદર કેવું બધું ભર્યું છે, રુધિર, માંસ, આડકો બધા। પણ આ પેક કરીને ભગવાને આપ્યું છે એટલે બધું સારું લાગે છે। પણ એ જે ઇન્દ્રનો દેહ હોય, પણ તો એ સત્સંગ ના મળે તો એને કાંઈ કામનું નહીં। મહારાજે તો પ્રકૃતિ પુરુષ એની વાત કરી કે જે આ એને પ્રકૃતિ પુરુષનું એને આ સત્સંગ ના મળે તેનું જીવન અલેખે છે। હવે કેટલી મોટી વાત કહી, અનંત બ્રહ્માંડનો રાજા હોય, અનંત બ્રહ્માંડનો રાજા, એ બ્રહ્માંડ નહીં, અને એ બ્રહ્માંડમાં તો કેટલું બધું આવી જાય છે। તમે 14 લોક આવે, 14 લોકમાં આ પૃથ્વી તો કાંઈ ના કહેવાય, પૃથ્વી તો વાયરસ કહેવાય, બ્રહ્માંડની અંદર વાયરસ। હવે એની અંદર વાયરસની અંદર આપણે ક્યાં, પણ આ જે મનુષ્ય દેહ મળ્યો છે અને ભગવાન ના સંબંધ પામ્યા છે આપણે, એની કિંમત છે। બાકી તો અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ સત્સંગ ના મળે તો જીવન અલેખે, એટલે કેટલી કિંમતી વસ્તુ આપણને મળી છે। મારા કે પારસમણી ચિંતામણી એ હોય, પણ એના કરતાં મનુષ્ય દેહ બહુ કિંમતી, અને ટૂંકમાં આ મનુષ્ય દેહ વેડફી નાખવા નથી આપણે। સત્સંગની અંદર પણ સત્સંગ મળ્યો, ભગવાન મળ્યા, પ્રગટ પુરુષ મળ્યા, બધું મળ્યું, પણ તો આપણે ધ્યાન ના રાખીએ તો વેડફાઈ જાય જીવન। સત્સંગ ભગવાનનો સંબંધ છે એટલે ભગવાન તો દરેક વખતે મનુષ્ય દેહ આપે, પણ કેટલું વિલંબ થાય, અને આપણે ટૂંકમાં કામ કાઢી લેવાનું છે। 3 ડચકે અક્ષરધામમાં એવી વાત છે, એટલે આ બીજું હેલ્પ હેલ્પ કર્યા કરતાં સત્સંગ સંબંધી અને આપણું કામકાજ જે હોય એમાં લક્ષ આપીને જે ભણવાવાળા હોય આ હોય એને એનું ભણવાનું એનું પોતાનું કામકાજ સિવાય સત્સંગ એમાં ટાઈમ આપવો એ અતિ દાપણ છે। ભાઈ બાકી તો બધું સત્સંગીની વાત કરું છું, બીજાની વાત નહીં, જેને ભગવાનનો સંબંધ છે બધું છે, તો એ જો ધ્યાન ના રાખે
એમાં સંતોષ છે, ધ્યાન ના રાખે તો બધું વેડફાઈ જાય. જીવન લાગે તમને કે આ પ્રગટનો સંબંધ છે, આ છે તે છે, પણ એમાં ખોઈ જાય. પણ જો ભગવાન અંતર્દૃષ્ટિ કરાવે, તમે ભગવાન દયાળુ છે એમ ગમે એમ કરીને તમે એવા પ્રસંગ મૂકે, એવું કંઈ કરે જેમાં અંતર્દૃષ્ટિ થાય અને પછી પાછો વરે અને લાઈનમાં આવી જાય બધા. પણ મહારાજને એક કર્યા કરતા આપણે દયા થઈને ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ રાખી નહીં. અનંત અનંત જન્મ થયા આ ભગવાનને, આ સ્વામી ક્યારે મળ્યા નથી. બહુ મોટી વસ્તુ. અત્યારે આપણે તમને કરોડ રૂપિયાની ખેંચ હોય અને તે વખતે કોઈ 2 કરોડ આપે જાજો ને, તે કેટલો આનંદ આવે અને કેટલું જતન કરીને રાખીએ આપણે, ખોઈ ના જાય, ખોટનો ધંધો ના કરીએ, એ બધું ધ્યાન રાખીએ તો આ અમૂલ્ય વસ્તુ છે. એનું મૂલ થાય એમ નથી. અને એ આવું મનુષ્ય દે અને ખોઈ ના નાખે. અને જો આ બધું કર્યું ને, બધું અંદર આવી જાય. પણ મનુષ્ય દેહ છે, સ્વભાવ છે, એના કર્યા વિના રહેવાય નહીં. બધું સ્વભાવને તો વણઝાર છે. આપણે ગઈકાલે કહ્યું ને, ગાંડાની વણઝાર, સ્વભાવની વણઝાર છે. એકથી એક અંદર પ્રગટ થાય, ક્યારેક જઈને ટપલી મારીને બેસી જાય, ખબર ના પડે. એટલે જો આ સ્કૂલમાં નહીં, સ્કૂલમાં ઓલો ટપલી મારે નીચે બેસે અને ઓલું આમ જોયા કરો તો બસ નીચે બેઠું છે. એટલે સ્વભાવ એવી રીતે આપણને કરી જાય, ટપલી મારીને ગુમ થઈ જાય, હવે ખબર જ ના પડે કયો સ્વભાવ શું છે. એટલે પહેલું તો બધું મહારાજનું કામ છે, બધું કરશે. એમના વિના કોઈ સ્વભાવ ટાળે એમ નથી. અને પણ એ સ્વભાવ ક્યારે ટાળે? આપણે અનુકૂળ થઈએ ભગવાનને તો ટાળે, નહીં તો આમ જેમ આવે છે. જેવેલા બાળકો આમ સત્સંગમાં આવે ને આગા પાછા થાય, રખડે, આ મંદિર હલાવે આખું, એના જેવું થાય. પણ સ્વભાવની એટલે આપણે અંતર્દૃષ્ટિ ધ્યાન રાખવું. 24 કલાક તો રખાય નહીં, અને થોડી અંતર્દૃષ્ટિ કરીને કે આ મનુષ્ય દેહ મળ્યો છે, એનું કરવાનું શું છે? ફેલ ફતૂર કરીને અનંત જન્મ કાઢ્યા છે. અને આ વખતે ભગવાન મળ્યા, ભગવાન ન મળ્યા તો ફેલ ફતૂર થતું હોય, પણ ભગવાન મળ્યા છે. એટલી કિંમતી વસ્તુ મળી છે, હવે એને બાજુમાં મૂકીને આપણે બીજું કરીએ એ કેવું કહેવાય? તો ભગવાનને પકડી રાખવા, બીજું બધું મૂકી દેવું, સ્વભાવને આ તમારે માન ઈર્ષા ને ક્રોધ ને એ બધું બાજુમાં મૂકી દેવું, ભગવાનને પકડી રાખવા, એ વસ્તુ છે. અને જેને જેને એવું કર્યું એકાંતિક ભક્તો થઈ ગયા અને એમને ઘણું સુખ આવ્યું. હવે જો દેહાનંદ કોટી બ્રહ્માંડનું જે સુખ છે ને, એ તો મારા નરક જેવું કહ્યું છે. અને કોઈ બ્રહ્માંડ સુખ નરક જે આપણે બધું રાચીએ છીએ, એ તો મારાને એટલું બધું સુખ આપવું જ છે, પણ આપણે તૈયાર નથી.
આપણે આગા પાછળ તરી જઈએ, પણ એમના ઉપર ફોકસ રાખીએ તો કામ થઈએ. પણ જે આ સ્વભાવ સાથે ટક્કર ઝીલી એ બહુ અઘરું કામ છે. પણ જો મહારાજે કહ્યું કે તમે ભગવાનને અનુકૂળ થાઓ, બધું કામ થઈ જાય, બધું એક સેકન્ડમાં તમે સ્વભાવો ટાળીને સુખિયા કરી દે, તો એ તો આ બધી બહુ મોટી વાત થઈ. આપણને મનમાં ફિટ થાય કે ના થાય એ જુદી વસ્તુ, પણ આજે દિવાળી છે એટલે આપણે લોઅર લેવલ ઉપર આવી જઈએ કે બધા તને મને ધને સુખી થાવ. ભગવાને કરવું જ પડશે, છૂટકો જ નથી. અને આપણે રોટલો જોઈએ, બધું જોઈએ, શરીર છે, કુટુંબ છે, એટલે ભગવાન આપે છે, એની કાંઈ ના નથી. પણ એનો સદુપયોગ કરવો. આ જે હોય જેનું મારે કે સત્સંગના કામમાં ના આવે એ મારા જ વૃથા કહેવી. ગમે એ વસ્તુ સત્સંગ જો આપણે પૈસા ધન બધું મળે, પણ તો એમાંથી બચાવીને સત્સંગના કામમાં વાપરું તો અનંત ઘણું ફળ મળે. શ્રીજીમાં કહ્યું કે તમે એક અણુ જેટલું કરો અણુ તો ભગવાન મેરું જેટલું માને છે. કેટલું તમે એક રૂપિયા આપ્યો તો ભગવાન મેરું જેટલું ધન આપ્યું એવું માની લે. અને પછી મહારાજ ક્યારે ભૂલતા નથી, એ વાતને ભૂલતા નથી. કેટલા દયારું છે ભગવાન, કેટલા દયારું છે. આપણે જરાક એમની સામે દ્રષ્ટિ રાખીએ જરાક તો કેટલો લાભ મળે. હવે તો આપણે તમે બધાએ તો ખૂબ સેવા કરી છે અને સેવા કરી રહ્યા છો. બધી રીતે શ્રદ્ધા પ્રમાણે તમે હવે સૂજે એવી રીતે બધું તમે સેવા કરી રહ્યા, તેનું તો ફળ કેટલું મળે. એક અણુ જેટલું કર્યું હોય મેરું જેટલું માને, તમે બધા સેવાથી ખૂબ કરી છે, કરી રહ્યા છો અને કરવાનું છે. એમાંથી પાછા ના પડતા કોઈ પણ પ્રસંગ આવે, માન અપમાનનું બહુ નડે છે. માન અપમાન એક જરાક અપમાન થાય ને આટલી મોટી પ્રાપ્તિ, હિમાલય જેટલી પ્રાપ્તિ સાઈડ ટ્રેક કરી દે. એક જરાક અપમાન થાય તે એમાં અપમાનથી સાવધાન રહેવું, અને એ નડે નહીં તો આપણે સત્સંગમાં જીત થઈ ગઈ. માન બહુ નડે. આપણે પેલા બેઠા છીએ, કેટલી વાર મેં વાત કરી છે, પણ પહેલી લાઈનના જે હોય એને ઉઠાડીને ચોથી લાઈનમાં મૂકે, અને ચોથી લાઈન વાળો પહેલી લાઈન મૂકે, શું થાય? બોલવા જેવું નથી. પછી સમજી રાખજો, ભલે બોલો નહીં સમજી તો રાખ. આ સત્તા મોટા મોટું આ વિઘ્ન આ છે, અપમાન માન અપમાનમાં. જો અમે સાધુ છીએ, તમે એક દંડવટ કરો રાજી, ઓહો એને કંઈ મહિમા સમજો છે એવું લાગે. આપણામાં કાંઈ ના હોય પણ હવે મહિમા સમજીને દંડવટ કર્યો એનું તો કામ થઈ ગયું, પણ આપણને ખોટ જાય. બધે અંતર્દૃષ્ટિ કરવાની છે, બીજું કાંઈ નહીં. આમ જોવા જઈએ તો પડે પડે અંતર્દૃષ્ટિ થાય. આખી અને વર્ષો સુધી અંતર્દૃષ્ટિ, આ સત્સંગ જ અંતર્દૃષ્ટિનું છે. 99% અંતર્દૃષ્ટિ અને 1% તમારે વધવા બાહ્ય દૃષ્ટિ.
બાહ્ય દ્રષ્ટિમાં પણ મહારાજે અંતર્દૃષ્ટિ કહી છે. એટલે સત્સંગ જ, એટલે ટૂંકમાં બહુ મોટી પ્રાપ્તિ થઈ છે યોગી બાબા કે પ્રાપ્તિ મોટી થઈ છે તો વિઘન ના હોવા દેવું. વિઘન કોઈ પણ રીતે, જો આપણે તમે કરોડ રૂપિયા લઈને જતા હો, અરે લાખ દસ લાખ લઈ, કરો તો વાત બહુ થઈ ગઈ, લાખ દસ લાખ લઈ જઈએ, કેટલું સાચું છે, તમે કેટલું જતન કરો છો. અને આટલું મોટું આ સત્સંગ, અને એક જરાક અપમાન થાય આવું તો મૂકી દઈએ, કેટલી બધી ખોટ જાય. આ દોષો, માન, ઈર્ષા, આ બધા દોષો એને લીધે. પણ માન છે ને, માન શિરોમણી છે. માનને લીધે કેટલાને ધક્કો લાગે છે, અને પાછા આવતા જ નથી. બહુ મોટી એને ધક્કો લાગે, એટલે ગજબનો ધક્કો લાગે છે. અમારે એક કાર્ય કરે છે ને, તો મંદિરના પાયાથી જમીન લેવામાં એનો ફાળો, અને મંદિરની પાયાથી મૂર્તિ પ્રતિષ્ઠા સુધી બધી સેવા કરી. અને એ રાત્રે ટ્રક આવે, આવે માલ સામાન, એ પોતે પૈસો ભરી દે, બિલ ના ચડાવે, એ બધું કરે. આટલી બધી સેવા ઉમઈ ગયા જેને કહ્યું. પણ જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા પૈસા સમારંભ થતો હતો, તો બધાનું નામ લેવાયું. અને એ તો હતો જ નહીં, એ તો ભાઈ ક્યાંય સેવામાં જ જોડાયેલા હતા, પણ એનું નામ ના લેવાયું નામ. અને પત્નીએ માર્ગ કર્યો કે મારા ધણીનું નામ લેવાય નહીં. પછી આવીને ઉધડો લીધો એ હરિભગત પાછા એના ઘરે, કે શું લાડવો કાઢ્યો, આખા ને આખા ઉમઈ ગયા. અને તોય તો આ કદર નહીં, હાર તો ભલે, પણ નામ તો લેવાવું તો કદાચ તમે હાજર ના હો, પણ નામ લેવાય તો. એટલે એનો જો આ અમે ડૉક્ટર સ્વામી અમે બધા ગયા, એના શબ્દો ના પડ્યા, એના પત્નીના શબ્દ લાગી ગયા. કેવું છે, સત્સંગમાં આવતા જ નથી આવું. તો જો અહીંયા જો સરખા રહીએ ને, હવે માન અપમાન સત્સંગમાં થવાનું છે, ગેરંટી. હવે પરીક્ષા કેવી રીતે થાય, આખી 365 દિવસ વાંચ્યા હોય એની પરીક્ષા લેવાય. તો પરીક્ષા માન અપમાનમાં પરીક્ષા, એ દેખાય નહીં, લાગે નહીં, પેપર સેટ ના થાય, ચાલતું જ હોય છે. અને ગમે ત્યારે અડધી રાત્રે મધ્ય રાત્રે પરીક્ષા લેવાય થાય માન અપમાનની. તો એને સાવધાન, જો તમે પ્રાપ્તિની વાત સમજાય ને બરાબર, ખસે નહીં, જરાય ખસે નહીં. અને થયા છે આપણે સત્સંગમાં અપમાન કેટલાના થયા છે, પણ ખસ્યા નથી, દ્રઢ રહ્યા. એટલે આ જો આમાંથી બચીએ, એટલે મોટી પ્રાપ્તિ. આ પ્રાપ્તિ જે જબરજસ્ત છે, એને સાઈડ ટ્રેક ના થઈએ, બધું ગણ. અને એ તો સખત દેહ ભાવ છે. આપણે માન અપમાન લાગે, મહારાજે વાત જ કરી છે. હા, માન અપમાની મારે કે અમે તો કરીશું, અપમાન કરીશું જ કોઈ દ્વારા, ભગવાન પોતે તો ના કરે. હવે યોગી આપા હતા, તે ગુણાતીત એક સ્વામી હતા, તો મારા એક ગુણાતીત કેમ છે, મારે કહે કે તમે મારા અપમાન કરો તો વાંધો ના આવે, આ 60 મારા ગુરુ થાય છે, 60 મારા ગુરુ થાય છે. યોગી આગળ અમે ક્યારે અપમાન કરવાનું છે, એના દ્વારા જ કરવાનું છે.
એટલે આ બધું ખ્યાલ રાખવાનો કે ભગવાન ડાયરેક્ટ ના કરે, પણ આ બધું છે ને આપણા અહીંયા અતિકના પથ્થર આવે છે એમાં કોથળીમાં નાખીને આમ કરે એટલે બધા અથડાઈ અથડાઈ ગોળ થઈ જાય બધા. જે બહાર નીકળ્યો એ એવો ને એવો જ રહે, પણ અંદર ભીડામાં આવે અને આપણા સત્સંગના ભીડામાં કોઈ કહી જાય બે શબ્દ, કોઈ કંઈ કહે, કંઈ મનમાં લેવું નહીં. પ્રાપ્તિ સામે જોયું ભગવાન મળ્યા એ સામું જોયે તો માનવ પણ લાગે નહીં, વ્યવહારમાં એ લાગતો નથી. વ્યવહાર જે આપણે મોટી પ્રાપ્તિ થવાની હોય ને ગણીએ જ નહીં, બધું અપમાન માન થાય તો ગણીએ નહીં. પણ પૈસા જે આ પૈસા જેટલું મનાતો નથી, પૈસા રોકડીમાં રોકડું માલ છે કેટલું બધું છે, એટલે જે પ્રાપ્તિ ઉપર ધ્યાન રાખીએ. મહારાજ સ્વામી મળ્યા છે, ક્યારે મળ્યા નથી અને જતન કંઈ ન રાખવું, યોગીઓ પણ બધા પુરુષોત્તમે કહ્યું છે. આપણા દિવાળીની ભેટ, દિવાળીની ભેટ, સાવધાની રહેવું, પ્રાપ્તિ મોટી થઈ છે એટલા માટે સદાન સાંઈ મારે.

જો હમણાં બધા નૃત્ય કર્યું એ લોકો મુક્ત છે. મહારાજ સ્વામીનો અભિવાદન કરીએ. મહારાજ સ્વામી અને હરિકૃષ્ણ મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ એમને વધાવ્યા અને જય જયકાર થઈ ગયો. હા તો એવું લાગતું તો આ સ્ટેજ તૂટીને ભૂકો થઈ જાય, આટલા જોર શોરથી કૂદી કૂદીને. પછી આ સાહેબો આવ્યા બધા અને આમંત્રિત મહેમાનો આવ્યા બધાએ ખૂબ, અને અંતરમાં ખૂબ ભાવના છે અને આપણે એ પણ વધારી લઈએ. અને આ બેન્ડ વાળા સરસ વગાડ્યું છે અને ફૂલ ડ્રેસમાં હતા, એટલે બધો આનંદ બધો છવાઈ ગયો છે. કેમ ના છવાય, મહારાજ સ્વામી મળ્યા છે. અને બાળકોએ ષોડસ ઉપચારે વિધિ કરી, એ પણ મહાપૂજાનું વિદ્વાંશ લઈને બધી વિધિ કરી જમાડ્યા, પાણી પાયું, ચંદન કર્યું, બધી વિધિ પૂરી થઈ ગઈ. એટલે જો આપણે તો મહારાજ સ્વામી મળ્યા એ બહુ મોટી વાત છે, આપણે ધન્ય થઈ ગયા. શ્રીજી મહારાજ આ પૃથ્વી પર પધાર્યા, કોઈ દિવસ આવે નહીં, કોઈ દિવસ જો અમેરિકાનો પ્રેસિડેન્ટ હોય અને આપણા દેશમાં એલા ઝૂંપડપટ્ટીમાં ચા પીવા જાય, કોઈ દિવસ નહીં, શક્ય જ નથી. અને શ્રીજી મહારાજ તો એવું કર્યું, આપણા જેવા થયા, આપણી સામગ્રી વાપરીને પ્રસાદી કરીને આપણને સુખ આપ્યું, જે જેને વસ્તુ હતી. અને મૂર્ત એ ભક્તિભાવ, એ બધી સામગ્રી આપે તો બીજા કોઈ આપે, સેલ્સ આપે, દુકાનમાં જઈએ તો એ આપે બધું અને બધું, પણ ભક્તિભાવ. આ મુક્તો કેટલા વર્ષ કેટલા જન્મોથી આવી રીતે આવ્યા અને પછી મહારાજ સ્વામી મળ્યા, મેર પડી ગયો. જો આ કુશર કોરબા જીવબા લાડુબા એ તો મોટા મોટા અવતારો હતા, પણ એમને જોગ થઈ ગયો, નહીં તો કોઈ રીતે જોગ થાય નહીં. મહારાજ સ્વામી ક્યાં હવે, એટલે આપણે બધા પણ એમાં ઘૂસી ગયા આ લાઈનમાં અને આપણને લાભ મળી ગયો. નહીં તો મહારાજ સ્વામી કોઈ દેશે એમ દરિયો હોય, અમે દરિયામાં આપણે શું કેટલું પાણી પીએ, દરિયાનું આપણે મીઠું સરોવર લો, આપણે
લેખ હીરીને હવલા એમાં કેટલું પાણી પી શકો તમે, મીઠું મીઠું પાણી. ઓલે તો ખારું આપણે તો મૂકી દઈએ, પણ મીઠા મીઠા મીઠું પાણી પણ કેટલું પીએ તમે. મહારાજ સ્વામી આયા, અપાર અપાર અપાર હતા, પણ આપણા જેવા થઈ ગયા, નાના થઈ ગયા, અને આપણને બધાને લાભ આપ્યો. હવે એ લાભ આપણે પકડી રાખવાનું છે, જતું નથી કરવાનું. મહેમાનો આવે અને આવીને જતા રહે એવી રીતે નહીં, મારા સ્વાઈને પકડી રાખે. અને એમને પકડી રાખવા માટે બે જ વસ્તુ છે, આજ્ઞા અને ઉપાસના. એક તો મહારાજની ઉપાસના, પરથી પર એમનાથી કોઈ પર નથી, એમનાથી ઉપર કોઈ નથી. મહારાજ ટોપ બિરાજે છે, એટલે એક એક વાત સાચી રાખવાની. અને ગુણાતીતાન સ્વામી મૂળાક્ષર મહારાજને અખંડ ધારી રહ્યા છે, અને બેને સ્વરૂપ બે સ્વરૂપને ધારણ કરનાર સત્પુરુષ. એટલે આપણે ત્રણ લાઈન આવી, મહારાજ સ્વામી અને સત્પુરુષ. એટલે આપણે મહારાજ કહે કે આ ભગવાન સદાય પ્રગટ રહેશે, અને ભવિષ્યમાં યોગી આપણે કે ભવિષ્યમાં પ્રગટ રહેશે. એટલે ગુણાતીતાન સ્વામી તો 10-20 પેઢી તો સ્વામીએ કહ્યું, 10-20 પેઢી. એટલે બધી વાત ચાલુ જ રહેશે. શાસ્ત્રી મહારાજે આપણને કહ્યું મારું કાર્ય ચાલુ રહેશે. એટલે એમનું કાર્ય મહારાજ સ્વામીની ઓળખાણ કરાવી અને એ ઉપાસના પ્રવર્તાવી, એ એમનું કાર્ય છે. એટલે આપણે કેળ કસરી આવો જોગ ક્યારે નહીં થઈ. અનંત અનંત જન્મ ધર્યા આપણે, અનંત જન્મ, પણ ક્યારે આ પ્રાપ્તિ થઈ નથી. એટલે આ પ્રાપ્તિ પકડી રાખવા માટે જે આપણા નિયમ ધર્મ સરસ થવા જોઈએ, અને મહારાજની ઉપાસના, સ્વામી અને આ સત્પુરુષ, એ બધાને લઈને આપણી જીત છે. કોઈ એના ખરેખર આ સ્વરૂપ ઓળખાય માયાનું ક્લાસ નહીં, માયા ક્યાંય ભાગી જાય એવું છે. એટલે આપણું બળ, ઉપાસનાનું બળ ખરેખર રાખવું, અને કોઈ તમને નામ ના દે. નિયમ અને નિશ્ચય આ બે હોય તો ઠેઠ અક્ષરધામ જતા સુધી કોઈ આપણું નામ ના દે. એટલે આપણે આ બધાને આભાર માનીએ, જેટલા સાહેબો આવ્યા છે, અને આપણે ખૂબ આનંદ થયો, બધાએ ખૂબ આનંદ કરાયો, અને બધાને ભાવના સારી છે. એ ભાવના લઈને આપણે પણ હૃદયમાં રાખીને આ બધા જે બોલ્યા એ બધું સાચું, એટલે સાહેબ ખૂબ બોલ્યા. એ તો ખૂબ જોરદાર બોલ્યા છે. બોલ્યા એટલું નથી, અંતરની ભાવના છે. પોઈન્ટ ગણાય બધા, એ પોઈન્ટ અંદર બધા સાચા હતા. એમણે આ અનુભવ્યું છે, BAPS માટે અનુભવ કર્યો છે, એટલે સાચી વાત સાચી રીતે પ્રગટ કરી. એટલે આપણે ઉમેરો થયો એમનો, અને મારા સ્વામી સાહેબ સત્સંગી થઈ જશે.
જય જય મહારાજ.

શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. છેલ્લા 12 વર્ષથી દર વર્ષે આવી રીતે આપણને જુદા જુદા સંતો દ્વારા કથાવાર્તાનો આપણને લાભ મળે છે. યોગીજી મહારાજે કરેલો સંકલ્પ, સંસ્થામાં ભણેલા ગણેલા છોકરાઓ સાધુ થાય અને સંકલ્પ અનુસાર આજ દિન પર્યંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 775 જેટલા સંતોને દીક્ષા આપી અને સંસ્થાને ખૂબ જ આગળ વધારેલી છે, જેનો લાભ આપણને દર વર્ષે મળતો આવ્યો છે. આ વર્ષે પણ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી 5 દિવસ સુધી પારાયણનો લાભ આપશે. આમ તો પૂર્વાશ્રમની અંદર તેઓ અમદાવાદમાં રહેતા અને 1-12 ધોરણ સુધી અમદાવાદની અંદર જ ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ જેમણે કરેલો છે, ત્યારબાદ વિદ્યાનગર જે આપણું છાત્રાલય છે તેની અંદર રહી અને બી મિકેનિકલનો અભ્યાસ સંપૂર્ણ કરી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી 1992 સાલમાં એમણે દીક્ષા લીધી. યોગી શતાબ્દી મહોત્સવ જે ગાંધીનગરની અંદર થયો એ વખતે એમણે દીક્ષા પ્રાપ્ત કરેલી. ત્યાર પછી સંસ્થાના સાંપ્રદાયિક ગ્રંથોનો અભ્યાસ કરી ઘણા સમય સુધી તેઓ રાજકોટમાં રોકાયા, પણ છેલ્લા 4-5 મહિનાથી પરમ પૂજ્ય સ્વામીશ્રીની આજ્ઞાથી દાદર મંદિરમાં રહી અત્યારે તેઓ સેવા આપે છે. ત્યાં સંયોજક તરીકે, સંત સંયોજક તરીકે સેવા આપી રહ્યા છે. સાથે સાથે પીઆરઓ પણ એટલું જ એમનું સુંદર છે. વ્યક્તિગત કોન્ટેક કરી અને સત્સંગ વધારવો જેની અંદર ખૂબ જ એમની આવડત છે અને પરમ પૂજ્ય સ્વામીશ્રીના પણ આશીર્વાદ એમના ઉપર છે. યુવકથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમને ઓળખતા હતા. રક્ષિત રાવલ એમનું પૂર્વાશ્રમનું નામ. પણ છાત્રાલયની અંદર જ્યારે રહેતા ત્યારથી જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની દ્રષ્ટિમાં આવી ગયેલા અને સ્વામીની ઈચ્છાથી આવી રીતે સાધુ થયા છે. પણ અત્યારે સંસ્થાનું ખૂબ સારું એ કાર્ય કરી રહેલા છે. સારી સેવા અત્યારે એમના દ્વારા થઈ રહી છે. તો જોગાનુજોગ આપણને 5 દિવસનો લાભ મળ્યો છે. આમ તો સ્વામીની આજ્ઞા છે કે મુંબઈ હમણાં 2 વર્ષ સુધી બીજા કોઈ પણ સ્થાનની અંદર ગયા વગર એ મુંબઈમાં રહીને ત્યાંનો સત્સંગ વિકાસ કરવો એવી એમની આજ્ઞા હતી. પણ 6 મહિનાની અંદર આ પહેલી જ વાર આપણે ત્યાં અત્યારે આ કથાવૃત અને પારાયણનો લાભ આપવા માટે પધારેલા છે. તો 5-5 દિવસ આપણે સારી રીતે લાભ લઈએ અને સાથે સાથે એમનો જે વિષય છે એ શ્રીજી મહારાજ એ કહે છે કે મારી મેળે નથી આવ્યો, બાપાની આજ્ઞાથી જ આવ્યો છું. અહીંયા જ્યારે આવવાનું હતું ત્યારે નારાયણ મુનિ સ્વામીને વાત કરી, બહુ તમે જ્ઞાનવત્સલ સ્વામીને મોકલાવો. તો કે મારા તરફથી તો ગ્રીન સિગ્નલ છે, પણ તમે બાપાને પૂછો. સ્વામીને જ્યારે જ્યારે પણ આગળ પૂછવામાં આવ્યું ત્યારે બાપા ના જ પાડતા હતા. પણ પછી જ્યારે આ પારાયણની વાત કરી, મગું સ્વામી 5 દિવસ છે અને ભાદરવા મહિનાની અંદર પારાયણ છે, જો આવે તો સારું. સ્વામી કે હું વાત કરીશ મારી રીતે. એટલે 10 દિવસ સુધી સ્વામીએ કંઈ જવાબ જ ના આપ્યો મને પણ. પછી 10 દિવસ પછી સીધો મુંબઈ ફોન કર્યો બાપાએ અને કહ્યું કે તમારે 5 દિવસ વલસાડ જવાનું છે. એટલે બાપાની આજ્ઞાથી જ અત્રે પારાયણની અંદર આપણને આ ઉપલબ્ધ થયા છે. એમનો પારાયણનો વિષય છે શ્રીજી મહારાજ અને ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ વચ્ચે સામ્યતા. વિવિધ પ્રસંગો દ્વારા ખૂબ જ રસાળ શૈલીની અંદર તેઓ આપણને લાભ આપશે. ઇંગ્લિશ ઉપર પણ એમનો હોલ્ડ ખૂબ સારો છે. મોટા મોટી સેમિનારની અંદર પણ તેઓ ઇંગ્લિશમાં પ્રવચન આપે છે. અને ખાસ વિશેષ ગુણ કે પરમ પૂજ્ય સ્વામીશ્રી સાથે અતિશય સખાભાવ અને આત્મબુદ્ધિ ધરાવતા સંત છે, જેથી આપણને પ્રગટનું સુખ પણ ખૂબ જ આવશે. તો આપણે શાંતિથી 5 દિવસ સુધી આ કથામૃતનો લાભ લઈએ
અને એમને અહીં આવેલો દાખલો સફળ થાય, આપણા જીવનની અંદર પણ એ પ્રમાણે પ્રગટની નિષ્ઠા દ્રઢ થાય, એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. હવે આપણને પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી એમના પારાયણ દ્વારા કથામૃતનો લાભ આપશે.

અવ્યાક્ષર ધામથી અવનિમાં ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમય કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુ ને નિત નમો સર્વાવતારી હરિ શોભો સાધુ ગુણે સદા સરળ ને જગતે અનાસક્ત છો શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપાતણુ પાત્ર છો ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જછો નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જ બંધુ અહો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય આપણી પારાયણનો વિષય વચનામૃતના આધારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ અને આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં સામ્યતા કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જે પ્રમુખ સ્વામી મહારાજ છે એ આપણા સંપ્રદાયનો જે મુખ્ય ગ્રંથ છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પધાર્યા અને એમણે જે અમૃતવાણી ઉચ્ચારી એમણે જે આપણને જીવમાંથી શિવ કરવાનો ઉપદેશ આપ્યો એ ભગવાન સ્વામિનારાયણના નંદ પરમહંસોએ જે ઝીલી છે એ વાણી એટલે આ વચનામૃત અને એ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે સમગ્ર શાસ્ત્રનો આપણને સાર આપી દીધો છે વચનામૃતનો અભ્યાસ કરીએ પછી આધ્યાત્મિક માર્ગે ચાલતા કોઈ પણ સાધક માટે અન્ય કોઈ અભ્યાસ બાકી રહે નહીં આધ્યાત્મિક માર્ગે ચાલતા સાધક માટે શ્રીજી મહારાજે વચનામૃતમાં જે બધી વાતો કરી છે એમાં કોઈ વાત અવિદ્વાન રાખી નથી સાધકે કેવી રીતે વર્તવું જોઈએ એક સાધકે કેવી રીતે વિચારવું જોઈએ ત્યારથી લઈને એના વર્તનથી લઈને એ સિદ્ધ દશાને પામે ત્યાં સુધીનો આધ્યાત્મિક માર્ગ એ ભગવાન સ્વામિનારાયણે ખૂબ સુંદર રીતે કંડારી આપ્યો છે અને સમગ્ર શાસ્ત્રનો આપણને સાર આપ્યો છે શ્રીજી મહારાજે મધ્યના 28મા વચનામૃતમાં એવી વાત કરી છે મહારાજે કહ્યું કે આ પૃથ્વીને વિશે કલ્યાણને અર્થે જે શાસ્ત્રમાં શબ્દ માત્ર લખેલા છે તેનો સાર કાઢીને કહેતા એનું શ્રવણ કરીને એનો સાર કાઢીને અમે તમને આ વાત કરીએ છીએ કહેતા ભગવાન સ્વામિનારાયણે આપણને વચનામૃત છે એ ગાગરમાં સાગર સમૂહ ગ્રંથ આપ્યો છે અને પોતે જે વાણી ઉચ્ચારી છે એ વાણી વિશે શ્રીજી મહારાજ મધ્યના 9મા વચનામૃતમાં વાત કરે છે કે આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્યતી એવી છે અને અતિશય ઝીણી વાર્તા થાય છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળા હોય તેને પણ સમજાય છે એવી મૂર્તિમાન વાર્તા થાય છે હવે આ શ્રીજી મહારાજના શબ્દો સાંભળીને આપણને પહેલો પ્રશ્ન એ થાય કે વાર્તા મૂર્તિમાન હોય કેવી રીતે શકે એટલે કે જે વાત છે શબ્દો છે એ મૂર્તિમાન કેવી રીતે હોઈ શકે પણ આવું કહીને શ્રીજી મહારાજે પોતાની વાણીને પોતાના સ્વરૂપનો દરજ્જો આપ્યો છે જે વાત શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પણ લખી છે કે મારી વાણી છે એ મારું સ્વરૂપ છે એટલે ભારત વર્ષના જે ઉત્તમ શાસ્ત્રો છે 4 વેદ છે 18 પુરાણ છે ભારતાદિક ઇતિહાસ છે એ તમામમાં જે કંઈ સદગુણોનું વર્ણન છે એ સદગુણો કેળવવા માટેની જે કંઈ પ્રેરણાઓ છે અને સિદ્ધ દશા પામવા માટે કે ભગવાનના ધામની પ્રાપ્તિ માટે
જે કંઈ વાતો લખાયેલી છે એ તમામની ઓળખ અને કેળવણીની પ્રેરણા એ આપણને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં આપી છે. આપણે જેમ વાત થઈ એમ કે કોઈ વાત ભગવાન સ્વામિનારાયણે અવિદ્વાન રાખી નથી, અને એની માટે પૂર્ણ પુરુષોત્તમ નારાયણની જે વાણી જીલવી, એ જે નંદ પરમહંસોએ આ વચનામૃતનું સંપાદન કર્યું છે, એ પરમહંસોને પણ આપણે ઘણા બધા ધન્યવાદ આપવા ઘટે કે આટલો એક સુંદર ગ્રંથ આપણને એમને આપ્યો છે. અને આ જ વચનામૃતમાં અનેક ઠેકાણે શ્રીજી મહારાજે જ્યારે આધ્યાત્મિક ઉપદેશ આપ્યો છે, પછી એ નિયમ નિશ્ચય પક્ષની વાતો કરી હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કે મહિમાની વાતો કરી હોય, ભગવાનના સ્વરૂપ સંબંધી કે સંતના સ્વરૂપ સંબંધી વાતો કરી હોય, શું શું ધ્યાન રાખવું જોઈએ, શું શું કરવું જોઈએ અને શું શું ન કરવું જોઈએ, સ્થૂળ વર્તનથી માંડીને વિચાર સુધી આવી અનેક વાતો જે શ્રીજી મહારાજે વચનામૃતમાં કરી છે, એ પોતાની જ વાતને વધારે સબળ સમર્થન આપતા શ્રીજી મહારાજ વાત કરે છે. પ્રથમના 60માં વચનામૃતમાં મહારાજ કહે છે કે આ વાર્તા તો અમારે જેમ વર્તે છે તેમ કહીએ છીએ, એટલે કે પોતાના અનુભવની વાણી એ શ્રીજી મહારાજ આપણને કહે છે. મહારાજ આગળ ઉપર અંત્યના 36માં વચનામૃતમાં કહે છે કે ભલે શાસ્ત્રમાં એમ લખ્યું હોય કે સાધને કરીને એવી સિદ્ધ દશા આવે છે કે એને આત્માનું દર્શન થાય, પણ એવો કોઈ અમે જોયો નથી અને અમારા અનુભવમાં પણ એ વાત મળતી આવતી નથી, માટે ભલે એ વાત શાસ્ત્રમાં લખી હોય પણ એ વાત ખોટી છે. ત્યાં પોતે દ્રષ્ટાંત આપે છે કે જેમ તમે જીભે

આધ્યાત્મિક માર્ગે ચાલતા આપણા સૌ માટે દરેક પાસામાં શ્રીજી મહારાજે શાસ્ત્રની વાતની સાથે પોતાના અનુભવને ભેળવ્યો છે. પોતે જે વાતો કરી છે એ જે પોતાને સિદ્ધ છે એ વાતો શ્રીજી મહારાજે કરી છે. પોતે તો સ્વયં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, છતાં આ લોકની દ્રષ્ટિએ બધી સાધના કરીને આપણને આ બધી વાતો એમણે સમજાવી છે અને આવી વાતો કરી છે. મહારાજ મધ્યના 13મા વચનામૃતમાં કહે છે કે આ જે હું તમને વાર્તા કરું છું એ મારી ડિટેલ છે અને અનુભવમાં અને શાસ્ત્રમાં પણ મળતી આવે છે. વળી વાત કરે છે કે મારે જે તમને વાત કરવી છે દંભે કરીને નથી કરવી. મહારાજે પોતાની વાણી વિશે આવી વાતો કરી છે કે હું દંભે કરીને તમને વાત નથી કરતો, મારી મોટપ વધારવા સારું તમને વાત નથી કરતો. તમે મને માનો, પૂજો અને કોઈક રીતે મારી વાતમાં આવી જાઓ એની માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હું વાત નથી કરતો. મહારાજ કહે છે કે કેવળ જીવ ઉપર દયા કરીને તમારા કલ્યાણને અર્થે હેતે કરીને મેં તમને આ વાત કરી છે. આ શબ્દો શ્રીજી મહારાજે વચનામૃતમાં વાપર્યા છે. મહારાજ કહે છે કે જેમ કોઈ અંધારિયો કૂવો હોય અને એમાં કોઈને અંદર નાખી દઈએ અને ઉપરથી એ કૂવા ઉપર શીલા ઢાંકી દઈએ, એને બિચારાને બહાર નીકળવાનો કોઈ ઉપાય રહે નહીં, એમાં નાખનારનું શું સારું થાય. આ દ્રષ્ટાંત આપીને શ્રીજી મહારાજ કહે છે એમ હું પણ તમને કોઈ અવળી વાતે ચડાવી દઉં અને તમારું કલ્યાણ બગડે તેમાં મને શું લાભ થાય, અને ભગવાનને આપણી પાસેથી શું લઈ લેવું છે, એમને આપણી પાસેથી સ્વાર્થ શું છે કે આપણને કોઈ અવળી વાત કરે. હજી વેપારમાં કે ધંધામાં એકબીજાને અવળી વાતો કરે, ફસાવાની વાતો થાય, પણ ભગવાનને આપણી પાસેથી શું લેવી લેવું છે, એમને આપણી પાસેથી શું સ્વાર્થ છે. તો જો મહારાજ કહે છે કે આ જે કંઈ તમને મેં વાતો કરી છે એ તમારી ઉપર દયા કરીને હિતે કરીને તમારું કલ્યાણ થાય એની માટે વાતો કરી છે. તો જો આપણા ઈષ્ટદેવે આપણને આવી સુંદર વાતો એ વચનામૃતમાં આપી છે, એટલે આ બધા વાક્યો જોઈએ ત્યારે શ્રીજી મહારાજની એક સિદ્ધ દશા એક બાજુ આપણને દેખાય અને બીજી બાજુ મધ્યનું 9મું વચનામૃત છે કે અંત્યનું 38મું વચનામૃત છે એમાં ભગવાન સ્વામિનારાયણે પોતે સર્વોપરી અવતારના અવતારી છે એવી વાતો કરી છે. હવે આ ધીસ ઇઝ અ વેરી બિગ રેન્જ. સિદ્ધ દશાથી માંડીને પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એ રેન્જમાં શ્રીજી મહારાજે વાતો કરી છે. આ વાતોમાં શ્રીજી મહારાજનું એક બહુમુખી એક નિરાળું વ્યક્તિત્વ ઝીલાયેલું છે જે નંદ પરમહંસોએ ઝીલ્યું છે. શ્રીજી મહારાજે જે બધી વાતો કરી છે વચનામૃતમાં એમાં એમની રુચિ, એમનો અભિપ્રાય, એમનો સિદ્ધાંત એ બહુ સ્પષ્ટપણે એમને જણાવ્યો છે. મોટો બુદ્ધિશાળી વૈજ્ઞાનિક હોય કે સામાન્ય ગામડાનો ખેડૂત હોય, બે જણાને વચનામૃત ખૂબ સારી રીતે સમજાય એવી વાણી શ્રીજી મહારાજની છે. એવા શબ્દ પ્રયોગ શ્રીજી મહારાજના છે અને એવી સરળ ભાષામાં શ્રીજી મહારાજે પોતાની વિચારધારા સ્પષ્ટ કરી છે. તો બહુ જ સુંદર આ ગ્રંથ વચનામૃત આપણને પ્રાપ્ત થયો છે જે સમગ્ર શાસ્ત્રનો સાર છે. પણ આ વચનામૃત જે 262 છે એ વચનામૃતનો પણ સાર શું છે, ધ જિસ્ટ ઓફ ઇટ. આખું વચનામૃત આટલું મોટું પુસ્તક છે પણ આખા પુસ્તકનો પણ સાર શું, તો શ્રીજી મહારાજે આપણને એ પણ બહુ સ્પષ્ટપણે જણાવ્યું છે. મહારાજ પોતે કહે છે પ્રથમનું 21મું વચનામૃત. શ્રીજી મહારાજ કહે છે કે અનાદિ 5 તત્વ છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, અને માયાથી પર 2 તત્વ બ્રહ્મ અને પરબ્રહ્મ છે. આ વાત સમજાવતા શ્રીજી મહારાજ કહે છે કે એ જે અક્ષર છે જે ધામ રૂપે ભગવાન અને અનંત મુક્તોને ધરી રહ્યું છે એના 2 સ્વરૂપ છે. એક તો ધામ રૂપે અક્ષર છે અને બીજું અક્ષર એ મૂર્તિમાન ભગવાનની સેવામાં છે. આ વાત શ્રીજી મહારાજે પ્રથમ 21માં કરી. 50 જ વચનામૃત પછી પ્રથમના 71મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન જ્યારે પૃથ્વી પર પધારે ત્યારે પોતાનું જે અક્ષરધામ, સમગ્ર ઐશ્વર્ય અને દિવ્ય મૂર્તિ એવા જે પાર્ષદ તે સહિત જ પધારે છે, આ વાત તમારે સમજવી અને બીજાને કરવી. જો આ હાર્દ આવ્યો. હજો પ્રથમ 21માં કહે છે કે અક્ષરના 2 સ્વરૂપ છે અને પછી પ્રથમ 71માં કહે છે કે એ અક્ષરધામ ભગવાનની સાથે આવ્યા છે. તો ધામ રૂપે જે બધું અક્ષર હોય એ તો કેવી રીતે સાથે આવે, તો સાથે શું આવ્યું છે, કોણ આવ્યું છે,

જે મૂર્તિમાન અક્ષર ભગવાનની સેવામાં છે એ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર સાથે લેતા આવ્યા અને એ સંત રૂપે છે, સાધુ રૂપે અક્ષર પૃથ્વી ઉપર પધાર્યા છે, જે અનાદિ સિદ્ધ તત્વ છે અને જે દ્વારા ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ છે એ તત્વને ભગવાન સ્વામિનારાયણ સાથે લાવ્યા. અને એમાં શ્રીજી મહારાજે સંતનો મહિમા જે વચનામૃતમાં કયો છે એ અક્ષરનો મહિમા છે. યોગીજી મહારાજે વચનામૃતના પરથારા પહેલા આશીર્વાદ જે લખી આપ્યા છે એ આશીર્વાદમાં યોગીજી મહારાજે કહ્યું છે, પોતે લખ્યું પોતાના હસ્તાક્ષરમાં કે વચનામૃતના ચોપડામાં જ્યાં જ્યાં ભગવાનના ભક્ત, ભગવાનના સંત, ભગવાનના એકાંતિક સંત એવી વાત એવા શબ્દો વપરાણા છે ત્યાં તે ઠેકાણે મૂળ અક્ષર મૂર્તિ છે ગુણાતીયાન સ્વામી તેમને સમજવા, આ વાત યોગીજી મહારાજે કરી છે. તો જો સંતનો મહિમા શ્રીજી મહારાજે વચનામૃતમાં કયો છે, બધા જ શાસ્ત્રોમાં સંતનો મહિમા છે, રામાયણ છે, મહાભારત છે, શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવત બધામાં છે, એના સાર રૂપે શ્રીજી મહારાજે વચનામૃતમાં સંતનો મહિમા કયો છે, કેટલો જબરદસ્ત મહિમા મહારાજે ગાયો છે. પ્રથમનું 27મું વચનામૃત છે, એમાં મહારાજ કહે છે કે આવા જે સંત છે એના પગમાં ચાલનારા ભગવાન છે, માટે તો બ્રહ્માંડના સર્વે જીવોને પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને સમર્થ થાય છે. આવા જે સંત છે એમની આંખોમાં જોનારા ભગવાન છે, માટે એ સંત તો બ્રહ્માંડના સર્વે જીવોની આંખને વિશે જોવાની શક્તિને પ્રકાશ કરવા સમર્થ થાય છે. એમ આ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, માટે એ તો બ્રહ્માંડના સર્વે જીવોની ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે, એવા એ મોટા છે. આવા જે સંત છે એ જગતના આધારરૂપ છે. આવા શબ્દો શ્રીજી મહારાજે સંત મહિમાના આ વચનામૃતમાં કહ્યા છે. 10જ વચનામૃત પછી પ્રથમના 37મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, 11 પદવીઓ શ્રીજી મહારાજ આપી. મહારાજ કહે છે કે આવા જે સંત છે એની ચરણની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ, એને દુખવતા થકા અમે મનમાં બીએ છીએ. અને મહારાજ કહે છે કે એમના દર્શને કરીને તો અનંત પતિત જીવોનો ઉદ્ધાર થાય છે, એવા એ મોટા છે. તો કેટલો બધો સંતનો મહિમા શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યો છે. અંત્યનું 26મું વચનામૃત છે, મહારાજ કહે છે કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત તે કેવા હોય, તો પોતે ઇન્દ્રિયો અંતકરણની ક્રિયાને દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં, પોતાને બ્રહ્મરૂપ માનતા હોય અને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરતા હોય, એવા જે સંત છે તેને દેવ જેવા પણ ન જાણવા અને મનુષ્ય જેવા પણ ન જાણવા, કેમ જે એવી ક્રિયા દેવ મનુષ્યને વિશે હોય નહીં. જ્યારે યોગીજી મહારાજે અંત્યના 26મા વચનામૃતમાં આ ફકરાનું નિરૂપણ કરતા ત્યારે પોતે કહેતા કે શ્રીજી મહારાજે કહ્યું કે આવા સંતને દેવ જેવા પણ ન જાણવા અને મનુષ્ય જેવા પણ ન જાણવા, તો દેવ અને મનુષ્યમાંથી કાઢ્યા તો હવે બે રહ્યા, કાં તો ઢોર જેવા ને કાં તો ભગવાન જેવા, તો શેના જેવા સમજવા, કાં તો ઢોર જેવા રહ્યા ને કાં તો ભગવાન જેવા રહ્યા, કારણ કે ઢોર, મનુષ્ય, દેવ ને ભગવાન ચાર કેટેગરી છે. તો શ્રીજી મહારાજ કહે છે કે દેવ જેવા પણ નહીં, મનુષ્ય જેવા નહીં. તો યોગીજી મહારાજ પૂછતા સભાને, તો કેવા જાણવા, ઢોર જેવા ને ભગવાન જેવા રહ્યા, બે માંથી એક જાણવા, તો કેવા જાણવા, ભગવાન જેવા સંતને જાણવા. બીજા જ વચનામૃતમાં અંત્યના 27મા મહારાજ કહે છે કે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાદ, નિસ્નેહ જે પંચવર્તમાન તે જે સંતમાં દેખાય, એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય, અને એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો, અને એવા સંતના વચનને વિશે વિશ્વાસ એને જ નિશ્ચય કહીએ, આ વાત શ્રીજી મહારાજે અંત્યના 27મા વચનામૃતમાં કરી છે. તો જો આટલો બધો સંતનો મહિમા એ શ્રીજી મહારાજે વચનામૃતમાં કયો છે, અને અલ્ટિમેટ શ્રીજી મહારાજે સારંગપુરના 10મા વચનામૃતમાં વાત કરી છે. મહારાજ કહે છે કે આવા જે સંત છે એનું જ્યારે દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું, આ વાત શ્રીજી મહારાજે સારંગપુરના 10મા વચનામૃતમાં કરી છે. તો જો આવા અનેક વચનામૃત છે જેમાં શ્રીજી મહારાજે સંત મહિમાની વાતો કરી છે, અને એવા જે સંત એ આ ગુણાતીયાન સ્વામી છે એની ઓળખાણ પણ શ્રીજી મહારાજે અનેક પ્રસંગે કરાવી છે. એ બધા પ્રસંગો તો આપણે આપણી કથામાં કે વાંચનમાં ઘણી વખત સાંભળ્યા છે કે ગુણાતીયાન સ્વામીની ઓળખાણ મહારાજે કરાવી. 66મી સાલમાં દભાણમાં યજ્ઞ કર્યો ત્યારે
શ્રીજી મહારાજે કહ્યું કે આ ભાદરા ગામના મૂળજી શર્મા છે, એ જે અમારે રહેવાનું અક્ષરધામ છે, એમને દીક્ષા આપતા અમને ખૂબ આનંદ થાય છે. બે જ વર્ષ પછી 68 સાલમાં રાઠોડ દાદરને ત્યાં દરબારમાં, ત્યાં શ્રીજી મહારાજે હોળીનો ઉત્સવ કર્યો, ત્યાં કબીરની સાખી બોલીને મહારાજે ગુણાતીયન સ્વામીની છાતીએ છડી અડાડી કે કોટી કૃષ્ણ નમે માથ, કોટી કૃષ્ણ જોડે હાથ, કોટી વિષ્ણુ નમે માથ, કોટી બ્રહ્મા કથે જ્ઞાન, કોટી શંકર ધરે ધ્યાન, સદગુરુ ખેલે વસંત. કે કોટી કૃષ્ણ જેને હાથ જોડે છે, કોટી વિષ્ણુ જેની પાસે માથું નમાવે છે, કોટી શંકર જેનું ધ્યાન કરે છે, એવા સદગુરુ કોણ? હવે આ પદ તો ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયાના વર્ષો પહેલા કબીરજીએ બનાવેલું છે, કેવા કોઈ સદગુરુ છે. ત્યારે ત્યાં આજુબાજુ પેલા સર્વે સંતો, થોડા હરિભક્તોએ વાત કરી કે મહારાજ એવા સદગુરુ તમે જ. મહારાજ કે અમે તો એનાથી પર છીએ, ને એવા સદગુરુ તો ગુણાતીયાન સ્વામી છે, અને અમે તો તેનાથી પર પુરુષોત્તમ નારાયણ છે. ગઢડામાં શ્રીજી મહારાજ અક્ષરરોડીએ બેઠા હતા, ગુણાતીયાન સ્વામી પધાર્યા. સુખમુનિ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે બાજુમાં બેસીને પત્ર લેખન કરતા હતા. તરત સુખમુનિ સ્વામી ઉઠ્યા, ક્યાં તો જુનાગઢના મહંત આવ્યા, ઊભા થઈને ગુણાતીયાન સ્વામીને આસન પાથર્યું. ત્યારે મહારાજ હસ્યા અને શ્રીજી મહારાજે કહ્યું કે ગુણાતીયાન સ્વામીની મોટપ તો કંઈ આસને કરીને નથી, એમની મોટપ તો અનાદિની છે. તો જો આવી રીતે ગુણાતીયાન સ્વામીનો પણ ખૂબ મહિમા શ્રીજી મહારાજે કહ્યો છે, અને પોતે જે પૃથ્વી પર પધાર્યાના 6 હેતુ, એમાં 6ઠો હેતુ શ્રીજી મહારાજે વાત કરી કે મારા એકાંતિક સંતની પરંપરા દ્વારા હું પૃથ્વી ઉપર હંમેશા પ્રગટ રહીશ, અને એ દ્વારા અક્ષરની વાટ હંમેશા વહેતી રહેશે. તો આવી રીતે ગુણાતીત સંતનો મહિમા શ્રીજી મહારાજે કહ્યો છે, અને ગુણાતીયાન સ્વામીએ પોતે પણ પોતાની વાતોમાં સંતના મહિમાની વાતો કરી છે, પોતાના મહિમાની પણ સ્વામી વાત કરી. સ્વામી કે જેને શ્રીજી મહારાજની ઓળખાણ થઈ તેનો એક પગ અક્ષરધામમાં, અને જેને આ સાધુની ઓળખાણ થઈ એના બે પગ અક્ષરધામમાં. સ્વામી કે આ તો શ્રીજી મહારાજ પૃથ્વી પર પધાર્યા તે ભેળા અમે આવ્યા છીએ, બાકી આ સાધુ આ લોકમાં હોય નહીં, આવી વાતો સ્વામીએ કરી છે. ગુણાતીયાન સ્વામી એક જુનાગઢના સભા મંડપમાં બેઠા હતા અને એકદમ ભાવમાં આવીને બોલ્યા, સ્વામી કે શ્રીજી મહારાજ અક્ષરધામમાં આમ ને આમ ઉત્તરાદે મુખારવિંદે બેઠા છે, એમ કહીને પોતાની નખથી શિખા પર્યંત પોતે કહી દેખાડ્યું. સ્વામી કે મૂર્તિમાં ખાલી તેજ વધારે દેખાય છે, એટલું જ છે, બાકી કોઈ ફેર નથી. જેમ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહે છે ને કે અહીંયા પાગ ને ત્યાં છોગલું, એટલો જ ફેર છે. સ્વામી કે સામે છે મનાતા નથી અને ઉપર છે દેખાતા નથી, આપણે બે વાતે દુઃખ, ઉપર છે દેખાતા નથી, સામે છે આપણને મનાતા નથી. પણ આવી રીતે સંતનો મહિમા એ ગુણાતીયાન સ્વામીએ પણ કહ્યું, અને સ્વામી છેલ્લે બોલ્યા જે શ્રીજી મહારાજે પોતે પૃથ્વી પર પધાર્યાનો 6ઠો હેતુ બતાવ્યો, એ જ સંદર્ભમાં એવા થોડા શબ્દોમાં પણ એ જ ભાવાર્થમાં ગુણાતીયાન સ્વામીએ કહ્યું, સ્વામી કે હું તો ચિરંજીવી છું અને તમારા બધાના દેહ તો 5-10 વર્ષમાં પડી જશે, એટલે જો ગુણાતીત છે એ ચિરંજીવી છે, એ પૃથ્વી ઉપર હંમેશા શાશ્વત છે, અને એ શાશ્વતતા આપણે એમના વચને જોઈ છે. ગુણાતીયાન સ્વામી અંત સમયે બોલ્યા કે મને મોવા લ્યો, એટલે કે ભગતજી મહારાજ દ્વારા પ્રગટ છે એમ એમણે વાતો કરી. એટલે અરે સત્સંગમાં ફરશું અને મોવે જઈને રહેશું, એટલે ભગતજીમાં પ્રગટ છે એવી વાતો કરી. ભગતજી મહારાજ બોલ્યા અંત સમયે કે મને વડતાલ લ્યો, એટલે શાસ્ત્રીજી મહારાજ દ્વારા પ્રગટ છે એમ વાત કરી. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે હું તે યોગી ને યોગી તે હું, અને યોગીજી મહારાજ બોલ્યા કે પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે. તો જો આ ગુણાતીત પરંપરા ચાલી આવે છે, અને આજે આપણે જોઈ શકીએ છીએ કે શ્રીજી મહારાજના વખતમાં જેવો લીલો પલ્લવ સત્સંગ હતો, એવો જ લીલો પલ્લવ સત્સંગ વડોદરાના બાપુ રતનજીએ એક મહિનો ગુણાતીયાન સમાગમ કર્યો, અને વિદાય વખતે જ્યારે મજેવડી દરવાજો આજની તારીખમાં પણ જૂનાગઢમાં ઊભો છે, ત્યાં દરવાજા પાસે બાપુ રતનજીને ગુણાતીયાન સ્વામીની આજ્ઞાથી એ જાગા સ્વામી છોડવા માટે આવ્યા, ત્યારે બોલ્યા કે અમે શ્રીજી મહારાજની સાથે બહુ જ ફર્યા, મહારાજનો ખૂબ સમાગમ કર્યો, એમની સાથે રાત દિવસ અમે રહેતા, નાના મોટા ભાઈ ભાઈ બધા સાથે ફરતા, પણ કોઈ દિવસ કોઈના અંતરમાં ભૂંડો ઘાટ થતો નહીં, એમ આજે ગુણાતીયાન સ્વામીના સાનિધ્યમાં અંતરમાં એવું વર્તે છે, માટે ગુણાતીયાન સ્વામીને ઓશિયાળા થજો, પણ સ્વામીને ઓશિયાળા કરતા નહીં. એટલે જો એવો જ લીલો પલ્લવ સત્સંગ ગુણાતીયાન સ્વામીના વખતમાં જોવા મળતો, અને એ જ પરંપરામાં આપણને આજે જોવા મળે છે કે આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ એટલો જ લીલો પલ્લવ સત્સંગ દેશ પરદેશમાં આપણને જોવા મળે છે, ત્યારે આપણને આ વાતની પ્રતીતિ આવે
કે ગુણાતીત વંશ વેલો ચાલુ છે. ગુણાતીયાન સ્વામી જે બોલ્યા કે હું તો ચિરંજીવી છું એ વાત સત્ય છે. શ્રીજી મહારાજ જે બોલ્યા કે મારે પૃથ્વી પર પધાર્યાનો મુખ્ય હેતુ આ છે કે મારા એકાંતિક સંત દ્વારા પ્રગટ રહી અને પૃથ્વી પર કાયમ માટે જીવો માટે અક્ષરની વાટ હંમેશા વહેતી રાખવી, આ બધા શબ્દો આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરીએ છીએ, એમની વાતો સાંભળીએ છીએ, એમનું વર્તન જોઈએ છીએ, એમની ક્રિયા અને કાર્ય જોઈએ છીએ, ત્યારે આપણને એ વાતની 100% અંતરમાં પ્રતીતિ બેસે છે. એટલે ભગવાન સ્વામિનારાયણે આ બધી વાતો કરી છે અને ગુણાતીયાન સ્વામી કરી છે. અને આજે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જોઈએ બે દ્રષ્ટિકોણથી, એક તો એમની સહજાનંદી સાધુતા અને બીજું ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસનાનું પ્રવર્તનનું કાર્ય. આ બે વસ્તુ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોઈએ ત્યારે પૃથ્વીની 6 અબજની વસ્તીમાં એમનો જોટો જડે નહીં એવું અદ્ભુત આપણને એમનું જીવન દેખાય છે. ત્યારે આ જે આખું એમની સહજાનંદી સાધુતા અને ઉપાસના પ્રવર્તનનું કાર્ય એમાં પ્રમુખ સ્વામી મહારાજનું સમગ્ર જીવન એમાં સમાઈ જાય છે. ત્યારે શ્રીજી મહારાજની વાણીથી વચનામૃતથી આપણે જે રીતે શ્રીજી મહારાજનું વ્યક્તિત્વ ઉપસાવી શકીએ છીએ એના અનેક પાસા આપણને દ્રષ્ટિગોચર થાય છે, એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જ્યારે આ દ્રષ્ટિકોણથી આપણે મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે એમનું પણ એક વિરાટ વ્યક્તિત્વ, એમનું પણ એક અગાધ વ્યક્તિત્વ, એમનું પણ એક નિરાળું વ્યક્તિત્વ એ છબી આપણી સામે તરત ઉપસી આવે છે. એ સ્વામીશ્રીનું એક અદ્ભુત વ્યક્તિત્વ છે. અને પૃથ્વી પર પોતે ભગવાન સ્વામિનારાયણના 5મા આધ્યાત્મિક વારસદાર છે એ વાતની આપણને પ્રતીતિ આવે છે કે ભગવાન એમના દ્વારા પ્રગટ છે, ભગવાન એમના દ્વારા કાર્ય કરે છે. એ આ શાસ્ત્રોના આધારે આપણે જોયું, ભગવાન સ્વામિનારાયણના વચને આપણે જોયું, ગુણાતીયાન સ્વામીના વચને જોયું, અને આજે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન આપણે હવે આ પારાયણના આવતા દિવસોમાં જોશું એટલે આપણને ખ્યાલ આવશે કે જો ભગવાન એમના દ્વારા કાર્ય ન કરતા હોય, અંગે અંગમાં રહીને જો શ્રીજી મહારાજ પોતે વ્યક્ત ન થતા હોય, તો પૃથ્વી પર હળાહળ કળિયુગમાં આવું પવિત્ર જીવન, આવી શુદ્ધ ભાવના, આવી નિર્મળ ક્રિયા અને આવું અગાધ કાર્ય એ શક્ય જ નથી. ઇટ્સ નોટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ, ઇટ ઇઝ ઇમ્પોસિબલ, અત્યંત અશક્ય છે. એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી આપણને દેખાય છે ત્યારે આપણને પ્રતીતિ આવે કે ભગવાન સ્વામિનારાયણ એમના દ્વારા પૃથ્વી પર પ્રગટ છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને પછી ત્યાંથી વિદાય લઈને અમદાવાદ થઈને મુંબઈ પધારવાના હતા. સ્વામીશ્રી 77 સાલમાં પરદેશ પધારતા હતા એ વખતનો આ પ્રસંગ છે. એટલે અંતિમ વિદાય વખતે ઉપર ઠાકોરજી પાસે હરિકૃષ્ણ મહારાજના ખંડ પાસે પ્રાર્થના કરતા પોતે વિદાય માંગતા હતા ત્યારે બધા સંતો આજુબાજુ ઉભેલા. જનમંગલ સ્વામી એ ઠાકોરજીના કઠોળા પાસે ઉભેલા અને મૂર્તિ તરફ જોવાના બદલે આમ ફરીને પ્રમુખ સ્વામી મહારાજ તરફ જોતા હતા. સ્વામી આમ દર્શન કરતા ઠાકોરજીના, ત્યાં ઊભા રહીને આમ જોવાના બદલે સ્વામી તરફ જોતા હતા. એટલે સ્વામી આમ દર્શન કરતા કરતા પ્રમુખ સ્વામી મહારાજે ઈશારો કર્યો જનમંગલ સ્વામીને આમ કે ઠાકોરજી તરફ જોવો એમ. જનમંગલ સ્વામી ક્યાંય જાણે કંઈ ગણકાર્યું નથી એવી રીતે સ્વામીની સામે જોઈ રહ્યા. સહેજે એમને સખા ભાવ છે બાપા સાથે. એટલે સ્વામી થોડી વાર ફરી વખત આમ આંખથી ઈશારો કર્યો સાંઈ આમ. જનમંગલ સ્વામી આમ આમ કર્યું. ફરી વખત સ્વામીએ નામ દઈ કીધું સ્વામી કે જનમંગલ ઠાકોરજીને દર્શન કરો ને. જનમંગલ સ્વામી કહેવાય ઠાકોરજી તો પછી છે જ, અહીંયા જ ઊભા રહેવાના છે, 5 ટાઈમ અમારે આરતી કરવાની છે ને, વર્ષોથી ઊભા છે ને ઊભા રહેવાના, તમે જતા રહેવાના છો એટલે તમારા દર્શન કરીએ છીએ. સ્વામી કે જનમંગલ તમે તો કથા કરો છો, જ્ઞાની છો, તે તમે જ્ઞાની થઈને આ બે વસ્તુ જુદી કેમ પાડી કે અહીં ઊભા રહેવાના છે ને અમે જવાના છે, બે ઊભા રહેવાના છે અને બે જવાના છે. જો પોતાનું ઐક્ય ઠાકોરજી સાથેનું પોતે વાત કરી, એટલે પોતે જે નિષ્ગુણાનંદ સ્વામી વાત કરી છે કે છો તો એક ને દિશો છો દોય, કે બે જુદા દેખાવ છો ભગવાનને સંત, પણ છો તો એક જ, એક જ ભગવાનનું સ્વરૂપ જ છે એ આપણને પ્રતીતિ આવે. સ્વામી એક વખત અહીં મુંબઈમાં હતા અને ત્યાં પ્રેસ્ટનના આપણે હરિભક્ત છે રતિભાઈ પટેલ ઇંગ્લેન્ડમાં, એમણે અહીંયા ભારત આવ્યા અને બાપાને એક પ્રસંગ કહ્યો કે સ્વામી હમણાં ગયા મહિને મારે જે અલ્સર થયેલું એની માટે મારું ઓપરેશન હતું અને અલ્સર ત્યાં ઓપરેશન ટેબલ ઉપર જ ફાટ્યું. ડૉક્ટર એકદમ ટેન્શનમાં આવી ગયા, એપેન્ડિક્સ કે કંઈ પણ અલ્સર અંદર ફાટે ને એટલે ઇટ ઇઝ ડેન્જર. ડૉક્ટર એકદમ ટેન્શનમાં આવી ગયા કે હવે આ પેશન્ટ નહીં બચે. ડૉક્ટરના મોઢા ઉપર ટેન્શન જોઈને મને એમ થયું કે આ કંઈક થયું અને અંદર મને પણ અસર થવા માંડી
એસિડિક ટચ આવે ને એટલે એને પણ અસર થવા માંડી. એટલે રતિભાઈને એમ થયું કે હવે તો હું ધામમાં જઈશ. અને ડૉક્ટર પણ ચર્ચા કરતા હતા કે ઇમરજન્સી છે, ફાસ્ટ કરો. અને એ વખતે રતિભાઈ અંતરથી પ્રાર્થના કરી, બાપા રક્ષા કરજો. અને આવા સમયે તો જબરજસ્ત પ્રાર્થના થાય જ. અંતરથી પ્રાર્થના થઈ હશે અને ઓપરેશન થિયેટરમાં પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિના દર્શન થયા. તેજ તેજ છવાઈ ગયું. રતિભાઈ એકદમ સફળા બેઠા થયા. ડૉક્ટર અને નર્સ કે પ્લીઝ પ્લીઝ એમ પાછા સુવાડ્યા. રતિભાઈ કે માય ગુરુ, મારા ગુરુ અંદર મને દર્શન થાય છે. અને પછી એકદમ ભાવથી દર્શન કર્યા. સ્વામી આગળ આવી એમના માથા ઉપર હાથ ફેર્યો. 23/7/1983 આ પ્રસંગ બનેલો છે. સ્વામી એમના મસ્તક ઉપર હાથ ફેરીને કીધું, રતિભાઈ તમે ચિંતા ન કરશો, મહારાજ રક્ષા કરશે. એમ કહીને પછી પ્રમુખ સ્વામી મહારાજ અદ્રશ્ય થઈ ગયા. અને પછી ઓપરેશન તો સક્સેસફુલી, જે કદાચ ન બને કારણ કે ઓપરેશન અલ્સર અંદર ફાટ્યું હોય તે, પણ થયું અને રતિભાઈ બચ્યા. ડૉક્ટરે જેટલું આરામ કરવાનું કહ્યું તેટલો આરામ કરીને સીધા જ પછી બેઠા થયા એટલે ઇન્ડિયા ફ્લાય થઈ ગયા. અને બાપા પાસે આવીને આ સઘળી વિકટની વાત કરી અને રડી પડ્યા કે બાપા તમે મારી રક્ષા કરી. તે વખતે આજુબાજુ બધા સંતો બેઠા એટલે એમણે બાપાને વાત કરી કે સ્વામી તમારા આટલી બધી કાર્યની વ્યસ્તતા હોય છે એની વચ્ચે તમને આવો ટાઈમ ક્યારે મળે છે કે લોકોને તમે દર્શન આપવા જાઓ છો? ત્યારે સ્વામી એકદમ સાહજિક, જરાય અહંભાવ નહીં, પોતે કર્યું છે કરતાપણાનો લેશ પણ હક લેવાની તૈયારી નહીં, અપેક્ષા જ નહીં. સ્વામી કે તો મહારાજનું કર્તવ્ય છે, મહારાજે બધું કર્યું છે. સંતોએ આર્ગ્યુમેન્ટ કરી કે સ્વામી મહારાજનું કર્તવ્ય બરોબર, પણ આપના દર્શન થયા છે, મહારાજ નથી થયા. ત્યારે એકદમ ધીમા સ્વરે સ્વામી બોલ્યા, એ તો સાધુ સાથે એ જ છે એટલે સાધુ રૂપે દર્શન થયા, પણ આપ્યા છે દર્શન મહારાજે. એનો શું મતલબ થયો? કે ભગવાન એમના દ્વારા પૃથ્વી પર પ્રગટ છે. જેમ ગુણાતીયાન સ્વામીએ જ્યારે ભગતજી મહારાજને સ્થિતિ કરાવી અને ભગતજી મહારાજે પૂછ્યું કે સ્વામી આ તો મને તમારા જ દર્શન થાય છે, સ્વામી કે તને સાધુ સાથે એ જ છે એટલે સાધુ રૂપે દર્શન થાય છે, હવે મહારાજના દર્શન થશે. જેમ મુંબઈમાં ગેટવે ટુ ઇન્ડિયા છે ને, એમ પ્રમુખ સ્વામી ઇઝ ગેટવે ટુ ગોડ, ગેટવે ટુ શ્રીજી મહારાજ, એવું છે. એટલે આવી રીતે અનેક પ્રસંગે આપણને વસ્તુ રિવીલ થાય છે, એ વસ્તુ આપણને કન્વિન્સ થાય છે કે શ્રીજી મહારાજ એમના દ્વારા એ પૃથ્વી ઉપર અત્યારે સાક્ષાત પ્રગટ છે. કારણ કે શ્રીજી મહારાજે પોતે પણ અનેક વખત સભામાં સંતો હરિભક્તોને વાત કરી છે કે સંત જાણજો મારી મૂર્તિ રે, તેમાં ફેર નથી એક રતિ રે, સંત તે હું ને હું તે વળી સંત રે, એમ શ્રી મુખે કહે ભગવંત રે. સંતોએ પછી આ પંક્તિ બનાવી કાઢી કે ભગવાને વાત કરી કે હું ને હું તે સંત એક જ છીએ, એમાં કોઈ પણ પ્રકારનો ફેર નથી. તો આવી રીતે આ આપણને જોવા મળે છે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ છે. એ આ પારાયણ દરમિયાન આ તો આપણે એક પૂર્વ ભૂમિકા બાંધી અને હવે આ પારાયણ દરમિયાન આપણે એમના વ્યક્તિત્વના અનેક પાસાઓ એવા જોઈશું કે જેવી શ્રીજી મહારાજની એક ડિવાઇન પર્સનાલિટી હતી એટલી જ ડિવાઇન પર્સનાલિટી આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની છે. શ્રીજી મહારાજનો જેવો ઐશ્વર્ય પ્રતાપ લાવણ્યતા હતી એટલું જ ઐશ્વર્ય, એવો જ પ્રતાપ અને એવી જ લાવણ્યતા આજે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિની પણ છે. શ્રીજી મહારાજે પોતે જેવા ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિ પોતાના વર્તન દ્વારા પ્રદર્શિત કર્યા એવા જ એ જ કક્ષાના ધર્મજ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ પ્રમુખ સ્વામી મહારાજે પણ અત્યંત સહજ પોતાના વર્તનમાં પોતે પ્રદર્શિત કર્યા છે. શ્રીજી મહારાજના વખતમાં જેવા નિષ્ઠાવાન નિયમ ધર્મવાળા અને પક્ષયુક્ત હરિભક્તો હતા, કહેતા નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતાવાળા હરિભક્તો હતા, એવા જ આજે હરિભક્તો નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતાવાળા પ્રમુખ સ્વામી મહારાજની સાનિધ્યમાં પણ આપણને જોવા મળે છે. શ્રીજી મહારાજના વખતમાં જેવા સાધુતાએ યુક્ત સંતો હતા એવા જ સાધુતાએ યુક્ત આજે સંતો પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં આપણને જોવા મળે છે. શ્રીજી મહારાજના દર્શન માત્રથી જેમ હજારો અને લાખો મુમુક્ષુઓ તણાતા અને એમને ભાવ થતો, ઘણા બધા તો આશ્રિત થઈ જતા, એમાં જે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માત્રથી, એમની વાણી માત્રથી, એમના સ્પર્શથી, એમની દ્રષ્ટિ માત્રથી હજારો લોકોને એમના પ્રત્યે અપાર આદર થયો છે, અપાર પ્રેમ થયો છે, એમના પ્રત્યે લાગણી થઈને એમની મુમુક્ષુતા જાગી છે અને પોતે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા થયા છે. તો જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આજે પ્રમુખ સ્વામી મહારાજ આપણને દેખાય છે. આ તો આપણે એક એમના સદગુણોની વાત કરી, પણ આ પારાયણ દરમિયાન આપણે એમના વ્યક્તિત્વના અમુક પાસાઓમાં ઘણા ઊંડા ઉતરીશું.
આમ તો આ પારાયણ એક મહિનાની છે, પણ આ તો ગાગરમાં સાગર જેમ વતનામૃત છે એમ 5 દિવસમાં આપણે આ પારાયણ પૂરી કરવાની છે. એટલે આપણે વ્યક્તિત્વના બધા પાસા તો નહીં જોઈ શકીએ, પણ અમુક પાસાઓ એવા આંખે ઉડીને વળગે, ધોળે દિવસે પણ આપણને સ્પષ્ટ, કાળી રાત્રે પણ આપણને સ્પષ્ટ દેખાય એવા એમના વ્યક્તિત્વના દિવ્ય પાસા છે એ આપણે જોઈ શકીશું. બહુ જ પ્રાથમિક તબક્કાથી આપણે શરૂઆત કરીએ તો શ્રીજી મહારાજે આપણને સૌને પ્રેરણા મળે, એક આશ્રિત તરીકે, એક મુમુક્ષુ તરીકે, એક ભક્ત તરીકે આપણને આધ્યાત્મિક માર્ગે ચાલવાની પ્રેરણા મળે એની માટે સાધક તરીકે પોતે એક રોલ ભજ્યો છે. એની વાતો પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં કરી છે. મહારાજે મધ્યના 55માં વચનામૃતમાં વાત કરી છે કે અમે નાના હતા ત્યારે અમારે દેવ મંદિરે દર્શન કરવા જવું એ અમને બહુ ગમતું, અને ત્યાં ભગવાનની કથા વાર્તા થતી હોય તો અમે કથા સાંભળવા બેસતા. એટલે આવી રીતે નાનપણથી ભગવાને પોતાના ચરિત્ર દ્વારા આપણને શીખવાડ્યું કે દેવ મંદિરે દર્શન કરવા જવું ને કથા સાંભળવી અમને ગમતી. તો સાધક તરીકે શ્રીજી મહારાજે પોતે જે ભૂમિકા ભજવી છે ને આપણને પ્રેરણાઓ આપી છે, નાનપણથી આપણા વિચાર અને વૃત્તિ ને વર્તન કેવા હોવા જોઈએ શીખવાડ્યા છે, એમ પ્રમુખ સ્વામી મહારાજે પોતે એક અનાદિ સિદ્ધ હોવા છતાં સાધક તરીકે નાનપણથી આવી એક ભૂમિકા આપણી પ્રેરણા માટે પોતે ભજવી છે. પોતે પણ નાના હતા ત્યારે ચાણસદમાં એમના ગામમાં નિયમિત દર્શને જતા. સ્વામી કે ઘણી વખત સંતોએ પૂછ્યું અને ખૂબ આગ્રહ કર્યો ત્યારે સ્વામીશ્રી કોક વખત આ વાત કરે, પણ આ વાત કરતા એમને જણાવ્યું છે સ્વામી કે અમે નાના હતા ત્યારે ત્યાં હનુમાનજીના મંદિરે દર્શન કરવા જતા. આ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ તો બહુ નાના, ચડ્ડી બુસ્કોટ પહેરતા હતા સ્મોલ, અને કે સંધ્યા આરતી અમે ત્યાં ઠાકોરજીના દર્શન કરવા માટે જઈએ અને ત્યાં હરિદાસ નામના એક સંત હતા પૂજારી, જે બધે હિમાલયમાં રહીને આવેલા, તો સાંજની આરતી પતે પછી કોક વાત રામાયણ વાંચે, કોક વાત મહાભારત વાંચે, કોક વાત બધી હિમાલયની વાતો કરે. સ્વામી કે હું ત્યાં સાંભળવા બેસતો, મને બહુ ગમતું, અને એ બધું સાંભળીને મને પણ એવો વિચાર થતો કે આપણે પણ હિમાલયમાં જવું છે. સારું થયું ના ગયા, નહીં તો આપણે બધા શું કરત. સ્વામી કે મને પણ એવું થતું હતું કે આપણે પણ હિમાલયમાં જઈને સાધના કરવી છે. સ્વામી કે અમારા ગામમાં પૂર્વાશ્રમમાં ભજન મંડળી આવતી, તે ઊભી ભજન મંડળી, ઊભા ઊભા ભજન ગાય, અને બધાના હાથમાં મંજીરા અને પેલા છબલિકા હોય અને બધા કીર્તન વગાડતા વગાડતા ગાય. સ્વામી કે હું પણ એમાં જોડાઈ જતો. સંતોએ પૂછ્યું તમને વગાડતા આવડતું? સ્વામી કે થોડું શીખી જતા અને પછી વગાડતા આવડતું. ક્યાં સુધી ગાતા? સ્વામી કે ઘણી વખત અડધી રાત્રે સુધી, ઘણી વખત તો સવારો સવાર ભજન ચાલે, તો પણ અમે સવારો સવારે મંડળીની સાથે રહેતા. જો નાનપણથી અમને ભજનની આવી લગની. સ્વામી કે કોક વખત અડધી રાત્રે સુધી આ ગામમાં વગાડે, પછી બાજુના ગામમાં વગાડવા જાય તો હું ભેગો જતો અને સવારે પછી ચાલતો ચાલતો એકલો પાછો આવતો. તો જો નાનપણથી અમને ભગવાનની રુચિ હતી, ભગવાનમાં રુચિ હતી, નાનપણમાં એમને ભગવાનનું ભજન કરવું એવી અંતરમાં દ્રઢતા હતી, તો જો ભગવાન સ્વામિનારાયણ એક સાધક તરીકે પોતે ભૂમિકા ભજવી છે, આ સાધકમાં પણ જેવું ભગવાન સ્વામિનારાયણ તપ વાલું હતું એવું પ્રમુખ સ્વામી મહારાજને નાનપણથી તપ વાલું છે. ભગવાન સ્વામિનારાયણ નાનપણથી પોતે નિયમમાં ખૂબ દ્રઢતા રાખતા એવું પ્રમુખ સ્વામી મહારાજ પણ રાખતા. આવા સાધક દ્રષ્ટિએ પણ, એટલે કે સાધકની દ્રષ્ટિએ પણ અનેક પાસાઓ છે, પણ આપણે દરેક પાસાને થોડો થોડો સ્પર્શ આપીશું એટલે આપણને 5 દિવસમાં થોડો થોડો અંદાજ આવી જાય. પણ એક સાધક તરીકે શ્રીજી મહારાજે આ ભૂમિકા ભજવી છે એવી પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને દેખાય છે. એક સાધકથી લઈને સિદ્ધ સુધી, કે જેવા શ્રીજી મહારાજ પોતે એક સિદ્ધ પુરુષ હતા, એટલે કે પોતે માયાથી પર, એ આપણને એમના વર્તન દ્વારા આપણને દેખાય એવા જ આપણા ગુરુવારી પ્રમુખ સ્વામી મહારાજ છે. આ વ્યક્તિત્વનું બહુ જ મોટું પાસું છે. આની વચ્ચે આખું નિરાળું વ્યક્તિત્વ ઝીલાયેલું છે, કે જેવા શ્રીજી મહારાજ પોતે નિર્વિકારી નિર્વિષય હતા એવા જ પ્રમુખ સ્વામી મહારાજ નિર્વિકારી અને નિર્વિષય છે. એ આપણને એ તાદ્રશ એમના વર્તનમાંથી પણ દેખાય છે. શ્રીજી મહારાજે પ્રથમના 18માં વચનામૃતમાં વાત કરી છે કે હું મારા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એને એવા પકડી લઉં છું કે જેમ સિંહ છે એ બકરાને પકડે એવી રીતે હું પકડી લઉં છું. હવે સિંહ જેમ બકરાને પકડે એટલે કેવી વાત થઈ? બકરું કોઈ રીતે છૂટી શકે, બચી શકે, જીવે? એમ મહારાજ કહે છે હું પણ મારા મનને પકડી લઉં છું. મહારાજ કે હું મારી મનની ઇન્દ્રિયોની વૃત્તિઓ જો છૂટી મૂકું તો અંતર સન્મુખ થઈ જાય. વિષય સન્મુખ રાખવા માટે, પદાર્થ ગ્રહણ કરવા માટે, જે ભક્તોની ભક્તિ હોય એને ગ્રહણ કરવા માટે અમારે પરાણે એ તરફ રાખવી પડે છે ત્યારે રહે છે. અને આપણે એક્ઝેક્ટલી રિવર્સ કેસ, છૂટી મૂકીએ શું થાય? ટાઉન હોલમાંથી સીધો સિનેમા હોલમાં જતો રહે, અને પકડીને અંતરમાં રાખીએ ત્યારે માંડ માંડ નિયમ રહે,
તો એમ પેલા પાણીપુરીના સ્ટોલમાંથી પાસેથી પસાર થઈને સુગંધ લઈ લઈને મોઢામાં પાણી ભરાઈ જાય. એટલે આપણે ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિને છૂટી મૂકે તો આવી પરિસ્થિતિ. મહારાજ કે છૂટી મૂકું તો અંતર સન્મુખ થઈ જાય. એમ પ્રમુખ સ્વામી મહારાજની પણ વૃત્તિ એ અત્યંત અંતર સન્મુખ છે. એમના મન ઇન્દ્રિયો અંતઃકરણ પણ શ્રીજી મહારાજની જેમ પોતાના સંપૂર્ણ કાબુમાં છે. જેમ મહારાજે મધ્યના 35મા વચનામૃતમાં વાત કરી છે કે અમે તો માતાના ગર્ભમાં આવ્યા તે મોરે પણ આત્માને દેખતા, માતાના ગર્ભમાં હતા ત્યારે પણ અમે આત્માને દેખતા અને આજે પણ અમને આત્માનું દર્શન યથાર્થ છે. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ અનાદિકાળથી પોતે નિર્વિકારી અને નિર્વિષય છે. આપણી જેમ જ દેખાય છે, બોલે છે, ચાલે છે, ઉઠે છે, હરે છે, ફરે છે, પણ પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ અ ડિફરન્ટ પર્સનાલિટી. એ ફ્લેશ એન્ડ બ્લડમાં એટલે કે હાડ અને માંસમાં આપણી જેવા જ દેખાય છે, પણ એ આપણી જેવા નથી, એ બહુ જુદા છે. શ્રીજી મહારાજે પોતે વાત કરી કે પોતે આવા નિર્વિકારી ને નિર્વિષય જેવા પ્રમુખ સ્વામી મહારાજ છે. 1977 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ પરદેશ પધાર્યા અને જબરજસ્ત વિચરણ કરેલું. પ્રમુખ સ્વામી મહારાજના વિચરણના જે રેકોર્ડ 2 વર્ષો છે, 1976 અને 1977. 76 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજે દેશમાં 1 જ વર્ષમાં 728 ગામડાઓમાં વિચરણ કરેલું અને બીજા વર્ષે 77 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં ન્યુયોર્કથી લોસ એન્જલસ એટલે અક્રોસ ધ બ્રેથ અમેરિકાની એ બાય રોડ ફરેલા. એટલે કેટલું થયું, પોરબંદરથી એટલે કે ભારતના આ છેડેથી તમે જગન્નાથપુરી જાઓ, પોરબંદરથી જગન્નાથપુરી, જગન્નાથપુરથી પોરબંદર, પોરબંદરથી જગન્નાથપુરી, પાછા તમે એમપીમાં ક્યાંક રાયપુર સુધી આવો ને 3.5 ગણું ભારત થાય એટલું અમેરિકા પોળો દેશ છે. અને બાય રોડ ફરેલા સ્વામી, કારણ કે સંસ્થા કે હરિભક્ત એ વખતે એવા સદ્ધર નહોતા કે સ્વામી પ્લેનમાં ફેરવી શકે. તો સ્વામી કે ત્યાં દીવો ત્યાં દાંતણ ને એવું વિચરણ, રાતો રાત પ્રમુખ સ્વામી મહારાજ ગાડીઓમાં ટ્રાવેલ કરતા, હરિભક્તો ઘરે પધરામણી કરતા અને ટેલિફોન ડિરેક્ટરીમાંથી ફોન જોઈ રસ્તામાં હાઈવે ઉપર ઉતરી પબ્લિક ટેલિફોનમાંથી પ્રમુખ સ્વામી મહારાજ ફોન કરીને જાતે પધરામણીઓ ગોઠવતા હતા. જબરજસ્ત પરિશ્રમ એમણે કરેલો છે. આવી પરિસ્થિતિમાં સ્વામી એક વખત પત્ર સારંગપુર સંતો ઉપર લખ્યો, બધા નવ દીક્ષિત સંતો હતા 73 સાલના. સ્વામી કે આ જે અત્યારે વિચરણ થાય છે ને એ ન ભૂતો ન ભવિષ્યત એવું છે અને કેવળ જોગી મહારાજની કૃપા છે અને એમના બળે આ વિચરણ થાય છે, બાકી થાય નહીં. ત્રીજું સ્વામીએ લખ્યું, સ્વામી કે જ્યાં દીવો ત્યાં દાંતણ નહીં અને જ્યાં દાંતણ ત્યાં દીવો નહીં એવું વિચરણ ચાલે છે, તે રાત્રે બધા સંતો ઉતારે ભેગા થાય છે તે કોઈ કોઈને જેસવણ કરવા નવરું થતું નથી, ગમે ત્યાં ગોદરું થોડી ઊંઘી જાય એવા બધા થાકી જાય છે. અને છેલ્લે સ્વામીએ લખ્યું, બહુ જ સરસ વાક્ય લખ્યું, સ્વામી કે દેશ પરદેશમાં બધે ફરીએ છીએ પણ મન તો મહારાજની મૂર્તિમાં રાખીએ છીએ. જો આ એમનું મન છે, પોતે જાતે લખ્યું કે દેશ પરદેશમાં બધે ફરીએ છીએ પણ મન તો મહારાજની મૂર્તિમાં રાખીએ છીએ. જો એમનું આવું મન છે, ત્યાં પેરિસમાં 1984 સાલમાં પધરામણીએ પધાર્યા અને ત્યાં પ્રવીણભાઈને આપણા હરિભક્તો છે, અહીં તમારા દક્ષિણ ગુજરાતના જ છે, નવસારી બાજુના, એમણે સ્વામીને વાત કરી કે બાપા તમને એફિલ ટાવર ઉપર લઈ જવા છે, દુનિયાની 7માની 1 અજાયબી. સ્વામી કે આ સંતો હરિભક્તોને તમે લઈ જાઓ, મેં તો બધું જોયેલું છે. કે ના ના સ્વામી, તમે આવો એફિલ ટાવર ઉપરથી દ્રષ્ટિ કરો કે પેરિસમાં સત્સંગ થાય અને ભવિષ્યમાં મોટું મંદિર થાય અને અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસે. હરિભક્તોએ બહુ આગ્રહ કર્યો એટલે સાંઈ બાપા ગયા અને એફિલ ટાવર ઉપર સ્વામીને લઈ ગયા. ત્યાંથી આખું પેરિસ દેખાતું હતું, એન ઇવનિંગ ઇન પેરિસ, બધું દેખાતું હતું. બધે દ્રષ્ટિ કરાવી હરિભક્તોએ અને બાપાને કે બાપા ધૂન કરો, સત્સંગ થાય. ધૂન કરી પાછા નીચે આવતા હતા લિફ્ટમાં, આપણા જેવા સંતો હરિભક્તો પાછા બધા ભેગા હોય ને, એ બધા ચર્ચા કરતા હતા, પેલું જોયું, પેલું જોયું, પેલી લાઇટ જોઈ, પેલું બિલ્ડિંગ જોયું, પેલું નદી જોઈ, પેલી બોટ જોઈ. ચર્ચા તો આપણે ચાલતી હોય, કંઈક જોઈને આવીએ ત્યારે. આમ તો માણસ સામાન્ય લગ્નમાં જાય તો તમને ખબર છે ને, ઘરમાં 2 દિવસ ચર્ચા ચાલે, હા કે ના ચાલે જ. હા, કેટલી બધી ચર્ચાના વિષયોની કે કપડાં કેવા હતા ને, મંડપ કેવો હતો ને, ખાવાનું કેવું હતું ને, કોણ મહેમાન આવ્યા હતા ને, કારણ કે શું લગ્નની જવાબદારી તો આપણી જ હતી. એટલે આપણને આ બધી ચિંતા ગણી એટલે ચર્ચા 2 દિવસ સુધી ચાલે. સ્વામી આ ચર્ચા ચાલતી હતી ને, મોટા પુરુષને આ છે કે કદાચ તમે જોવો, જાણો, સાંભળો, વાંચો એની ના નથી, પણ એ જીવમાં ના ઘૂસવું જોઈએ, અહીં એનો ડાઘ ના પડવો જોઈએ. સ્વામી કેપી સ્વામી સાથે હતા, કૃષ્ણપ્રિય સ્વામી. સ્વામી કે કેપી હરે કીર્તન ગાવ, જોગી જોયા જોવાનું કાંઈ ના રહ્યું રે. તે કીર્તન ગવડાયું કે જોગી જોયા જોવાનું કાંઈ ના રહ્યું રે. તો નીચે એલિવેટરમાં આવે ત્યાં સુધી, ત્યાંથી બધા છૂટી પડે, છૂટા પડે ગાડી સુધી પહોંચ્યા ત્યાં સુધી પ્રમુખ સ્વામી મહારાજે કંઈ ચર્ચા જ ન થવા દીધી.
તો જો એમની વૃત્તિ નથી આમાં, આપણી તો સહેજેમાં વૃત્તિ છે, કંઈક વસ્તુ જોઈએ કરીએ જાણીએ તરત એ જીવમાં પેસી જાય, તો જો એમના ઇન્દ્રિયો અંતઃકરણ એ અત્યંત એમના કાબૂમાં છે. આપણે તો સ્થૂળ દેહ આપણો કાબૂ નથી રહેતો, રાત્રે નોર્થ સાઉથ સૂતો અને હવારે ઈસ્ટ વેસ્ટ નથી ઉઠતો, કે મચ્છરદાની બાંધી હતી ને તોય કે પગમાં મચ્છર બહુ પેલા ચડ મચ્છર બહુ કરડી ગયા, એવું કેમ બન્યું? અલે પણ રાત્રે મચ્છરદાનીમાંથી બાર પગ કાઢેલો, ખબર પડી તને આમ ખેંચીને. સુવામાં આપણું ધ્યાન નથી હોતું, સ્થૂળ દેહનું આપણને સ્વપ્ન અવસ્થામાં ભાન નથી હોતું, તો મન ઇન્દ્રિયો અંતકરણની તો ક્યાં વાત છે? મહારાજે પ્રથમ 30માં દિનાનાથ ભટ્ટને કહ્યું કે તમારા જેવો કોઈક બુદ્ધિશાળી હોય ને એને આખા દિવસનો 2-3-4 સ્થૂળ સંકલ્પ થાય ને એને પકડ્યામાં આવે, બાકી તો સૂક્ષ્મ ઘાટ તો અંતરમાં કેટલાય થતા હોય, ખબર જ પડતી નથી આપણને, એમને એમ બધું ચાલ્યું જાય છે. તો જો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજના મન ઇન્દ્રિયો અંતકરણ પણ અત્યંત એમના કાબૂમાં છે, જબરજસ્ત, એને લઈને એમની વૃત્તિ પણ અત્યંત સંયમમાં છે. તમે જુઓ આ સંયમના લીધે એમનામાં પંચવર્તમાનની અતિશય દ્રઢતા આપણને કેટલી દેખાય છે. નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાદ, નિસ્નેહ એ પંચવર્તમાન. મોટા મોટી વાત તો એ છે કે હ્યુમન ફ્લેશ એન્ડ બ્લડમાં એક્ઝિસ્ટન્સ હોય અને પંચ વિષયમાં પ્રીતિ ન હોય એ ઇમ્પોસિબલ છે. હાડ અને માંસનો તો ગુણ છે કે એમને શબ્દ સ્પર્શ રૂપ રસગંધમાં પ્રીતિ થાય. હાડ અને માંસમાં અસ્તિત્વ ધરાવતી કોઈ પણ વિભૂતિ, જીવ પ્રાણી માત્ર, એને શબ્દ સ્પર્શ રૂપ રસગંધમાં પ્રીતિ ન હોય એવું બને જ નહીં, કારણ કે બે અનાધિકારથી ભેગા છે. તો પ્રમુખ સ્વામી મહારાજ પણ આપણી જેમ હાડ અને માંસમાં જ આપણને દેખાય છે, પણ પંચ વિષયમાં પ્રીતિ નથી. એટલે આમ દુનિયામાં 7 અજાયબી છે, પણ આ 8મી જંગમ અજાયબી કહેવાય પૃથ્વી ઉપર. હી ઇઝ અ લિવિંગ વન્ડર કે હાડ અને માંસમાં વિચરતી વ્યક્તિને પંચ વિષયમાં પ્રીતિ ન હોય. એટલે તમે જો એમના બધા જ વર્તમાનમાં અતિશય આપણને દ્રઢતા દેખાય છે. શ્રીજી મહારાજે સત્પુરુષનું આ લક્ષણ એ પ્રથમના 67માં વચનામૃતમાં કહ્યું છે. મહારાજ કે આવા જે સત્પુરુષ છે જેને આ લોકમાં કોઈ ઠેકાણે પ્રીતિ નથી, અને પરલોક જે ભગવાનનું ધામ અને ભગવાનની મૂર્તિ તેને વિશે જ એક વાસના છે, અને જે જે તેનો સંગ કરે એનું પણ એવી રીતનું હિત ઈચ્છે કે આ મારો સંગી છે અને ભગવાનની વાસના થાય તો ઘણું સારું છે, અને આ લોકની વાસના તૂટી જાય તો ઘણું સારું છે. આટલી વાત કરીને શ્રીજી મહારાજ પછી શું કહે છે જે આપણે અત્યારે વાત કરીએ છીએ? મહારાજ કહે છે આજે તો સત્સંગમાં લાખો મનુષ્ય, એટલે કે નાના મોટા ભાઈ ભાઈ બધા એમની સામે હાથ જોડીને ઊભા છે, એ કે એ પ્રમાણે કરવા તૈયાર છે, તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી. જો આપણને તાદ્રશ દેખાય છે કે નહીં? એક સામાન્ય વર્તમાન તમે લો, એમનું નિસ્વાદી વર્તમાન. તમારામાંથી કેટલા જણાએ પ્રમુખ સ્વામી મહારાજના ભોજન દર્શન કરેલા છે? આંગળી ઊંચી કરો. તો જો આ પોણી સભાએ પ્રમુખ સ્વામી મહારાજ જમતા જોયા છે, બોલો, બહુ સારું કહેવાય. હજુ પ્રમુખ સ્વામી મહારાજના ભોજન દર્શન આપણે જોયા છે, અને લેટ્સ એનાલાઇઝ, એનું થોડું એનાલિસિસ આપણે કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ તમે જમતા જોયા છે, બાજુમાં ઠાકોરજીનો થાળ પડ્યો હોય, સેવક સંત જમાડતો, અને પ્રમુખ સ્વામી મહારાજના પત્તરમાં એક વાનગી મૂકીને સ્વામી જમે છે. હવે આ ભોજન દર્શન આપણે કર્યા છે, આપણે એમનું મુખારવીને જોઈએ, એમના દર્શન કરીએ છીએ, આપણને અહોભાવ છે. પણ એક એક નાની ક્રિયા જોઈએ ને ત્યારે આપણને પ્રતીતિ આવે કે આ પુરુષ નિસ્વાદી છે. એક તો ઠાકોરજીના થાળમાં જે પડ્યું હોય એ જાતે કોઈ દિવસ પોતે લઈને મૂકતા નથી. તમે ખાલી એક પ્રયોગ આ ઘરે કરજો કે તમે જમવા બેઠો ને ત્યારે કશી જ વસ્તુ જાતે નહીં લેવાની અને માંગવાની નહીં, થાળીમાં જે મૂકે એ ખાવાનું. એકવાર પ્રયોગ કરજો એટલે તમારા નિસ્વાદી વર્તમાનની તમને ખબર પડી જશે. આ એક નાની ક્રિયા છે, પણ તમે ઇટ્સ રિયલી ટુ બી ઓબ્ઝર્વ. સેવક સંત જે મૂકે જમી લેવાનું, કોઈ દિવસ કહેવાનું નહીં કે આ મૂક એ વાત જ નહીં, અને કોઈ દિવસ એમનો હાથ લાંબો થાળમાં થાય નહીં. હવે એકચ્યુઅલી એ ઠાકોરજીનો થાળ એવો છે કે જો એ આપણને આપે તો આપણે ઉટકનારને સેવા આપીએ નહીં. આપણને જમવા આપે તો ઉટકનારને કોઈ ભીડો આપણે આપીએ નહીં, ખબર પડી? મોઢું દેખાય, વાળ ઓળી અંદર, ખબર છે, એવું કરી નાખીએ. અને એ થાળ પ્રમુખ સ્વામી મહારાજની બાજુમાં પડ્યો હોય, કોઈ દિવસ એમનો હાથ આટલો પણ લાંબો થતો નથી, અને આપણે જમવા બેઠા ત્યારે આપણું જેસીબી કેટલું લાંબુ થાય છે, આમ ક્યાંથી વસ્તુઓ ઉપાડે છે, એમને આટલામાં નજર નથી જતી. જો સેવક સંત કંઈક એવો કાર્યક્રમ ચાલુ થયો, કંઈક હાસ્યનો કાર્યક્રમ થયો, અને એકાદ આઈટમ ઠાકોરજીના થાળમાંથી પથ્થરમાં મૂકતા રહી ગઈ તો ગઈ, પછી એ સંભાળવાની નહીં, પછી એમને યાદ ના આવે ને પછી જમવાની નહીં, બાજુમાં પડ્યો તો એ આઈટમ જાય. અને આપણે એટલી આઈટમ તો પહેલાં શાંતિથી જોઈએ ને પછી સિલેક્શન કરીએ. લગ્નમાં આપણે એવું જ કરીએ છીએ ને, પહેલાં એકવાર આંટો માર લેવો પડે,
બુફે ટેબલ ઉપર કે શું શું છે, ખોટું ખોટું ખવાઈ જાય એનો કોઈ અર્થ નહીં ને. પણ જો સ્વામીની નજરે તરફ જતી નથી, વૃત્તિ જ નથી જતી, એટલે ખબર પણ નથી આટલી આટલી આઈટમ પડી છે. અને આપણે બધાને પ્રમુખ સ્વામી મહારાજ કરતા વધારે સિદ્ધ દશા છે, આપણી નિરાવરણ દ્રષ્ટિ છે. આપણને અહીં બેઠા બેઠા દિવાલની બીજી બાજુ દેખાય, અહીં બેઠા બેઠા બોલે કે આ દિવાલની પાછળ આ બાણાને પાછળ દઈશ ને એટલે અભેરાય ઉપર ડાબી બાજુથી ત્રીજી બરણી ગોળ કેરીનું અથાણું ચલાવો. અહીં બેઠા બેઠા નિરાવરણ દ્રષ્ટિ થાય છે કે નહીં, બાજુના રૂમમાં દેખાય છે કે નહીં, વૃત્તિ છે એટલે ખબર પડે. પણ જો સ્વામીને આટલું પણ નહીં, અને એ જમતા જમતા સ્વામીએ કોઈ દિવસ કોઈ પ્રકારની માંગણી કરી નથી. પોતે બીમાર હોય ને તો પણ કોઈ દિવસ કહ્યું નથી કે આ બનાવો. સેવક સંત પૂછે પ્રમુખ સ્વામી મહારાજ પથારીમાં સૂતા હોય બીમાર અવસ્થામાં, સ્વામી શું બનાવે, ઢીલી ખીચડી બનાવીએ, મગ, કશું જ બોલવાનું નહીં, ઠાકોરજી માટે જે બનાવે બનાવો, ભગવાન જમશે અમે જમી લેશું. કોઈ દિવસ એમાં મેનુ આપવાનું નહીં કે આ તમે બનાવો, નહીં તો સેવક સંત તૈયાર છે, ઠાકોરજીનો થાળ કરીને એમને જમાડે છે, મેનુ જ નહીં આપવાનું કે આ બનાવો. અને આપણે 10 દિવસ થયા તો હવામાં ફાયર કરે, પૃથ્વી પર કોઈ ઢોકળા બનાવતા આવડે છે? એટલે પૃથ્વી પર બધાને આવડે, તાર ખાવા તો ખાને, સારો હાંડવો નથી બનતો કેટલાય દિવસથી, એવું આપણને મનમાં થઈ જાય છે ને. હા, કેટલી વસ્તુ આપણને યાદ આવી જાય, પછી ના ઘરે બને બહાર જઈને ખાઈ જઈએ. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ ઓર્ડર જ નથી આપ્યો સેવક સંતને તમે આ બનાવો, નેવર, કોઈ દિવસ નહીં. હવે કેટલો બધો સંયમ કહેવાય પોતાની વૃત્તિ ઉપર. અને હજી સુધી 770 સંતો એમના દર્શન નજીકથી ભોજન કરતી વખતે કર્યા છે, અને ઘણા બધા ભંડારી સંતોએ, એક્સપર્ટ ભંડારી સંતોએ એમને જમાડ્યા છે. કોઈ હજી નોટિસ નથી કરી શક્યું કે પ્રમુખ સાંઈ મહારાજને શું ભાવે છે. આ તો રેકોર્ડ કહેવાય. એમાં અમારા બ્રહ્મતીર્થ સ્વામી સંસ્થાના હેડ કુક કહેવાય, સારંગપુરમાં ટ્રેનિંગ સેન્ટરમાં બધા ભંડારી સંતો એમના હાથની જે તૈયાર થાય છે. આજે બધા ભંડારી આપણા બધા જ મંદિરોમાં બધા ભંડારી સંતો આટલા સક્ષમ છે, 2,000, 5,000, 10,000 માણસનું રસોડું કરવાનું હોય બધું આયોજન કરી શકે, વાસણનું, સીધાનું આયોજન, માણસોનું આયોજન બધું કરી શકે છે. એવા એવા સરસ ભંડારી સંતો તૈયાર થયા છે, એ બધા બ્રહ્મતીર્થ સ્વામીના હાથની જે તૈયાર થયા છે. ઘણા તો આયંતર તાવે તો શું પકડતા નહોતું આવડતું, બ્રહ્મતીર્થ સ્વામી આવા તૈયાર કરે છે, એવા હેડ કુક છે. અને મોટા મોટા ઉત્સવ સમયમાં તો બધા રંગેળા ચડ્યા હોય અને આટલા મોટા મોટા ને એમાં દાળ ઉકળતી દાળના કલર જોઈને અંદર મસાલા કરે, મીઠું નાખે ને મરચું નાખે ને, આપણે બાજુ ઊભા તો આપણને થાય કે આ બધી દાળ ખાટી થઈ જશે કે આમ તીખી થઈ જશે કે ખારી થઈ જશે, થળકાટ નહીં. યુ નેમ ના આઈટમ એની નોઝ, તમે આઈટમનું નામ આપો ને એને બનાવતા આવડે છે. એવા એક કુક છે, એવા શેફ છે બ્રહ્મતીર્થ સ્વામી, અને લાખ માણસે જમાડવાના અને પેટનું પાણી ના હાલે એવા એ સંત છે. એમના હાથ નીચે બધા તૈયાર છે. એ બ્રહ્મતીર્થ સ્વામી 1988 સાલમાં 10 મહિના પ્રમુખ સ્વામી મહારાજની સાથે ઠાકોરજીનો થાળની સેવામાં હતા અને પછી પ્રમુખ સ્વામી મહારાજને જમાડતા હતા. 10 મહિનામાં 1 મહિના 30 દિવસ ગણો, 30×10 300 દિવસ, અને એમાં રોજ 3 વખત 900 વખત 900 times પ્રમુખ સ્વામી મહારાજની બાજુમાં બેસીને એને પ્રમુખ સ્વામી મહારાજને જમાડ્યા છે. એ બ્રહ્મતીર્થ સ્વામીએ સારંગપુરમાં જ્યારે ટૂર પત્યા પછી ત્યાં રાત્રિ સભામાં રિપોર્ટ આપતા હતા ત્યારે સંતો એમને પૂછ્યું કે તમે 900 વખત લગભગ પ્રમુખ સ્વામી મહારાજને જમાડ્યા અને તમારા જેવા કુક, તમારા જેવા રસોઈયા, તો પ્રમુખ સ્વામી મહારાજને શું ભાવે છે? આટલો પ્રશ્ન પૂછ્યો અને બ્રહ્મતીર્થ સ્વામી રડી પડેલા, એમની આંખમાં આંસુ આવી ગયા હતા કે મેં સતત 10 મહિના સુધી ખૂબ તકેદારી રાખી કે પ્રમુખ સ્વામી મહારાજને શું ભાવે છે, પણ હું કરી ના શક્યો કે એમને શું ભાવે છે. પરવલનું શાક બનાવીને પરવલનું 2 ચમચી શાક મૂકીને જમે, આપણે એમ થાય કે એને ભાવ્યું છે, બીજી 1 ચમચી મૂકેલા જ જમે, બીજી 1 ત્રીજી દિવસે પાછું પરવલનું શાક બનાવીને 1 જ ચમચી મૂકે ને પછી હાથ આડો કરી દે, ના રહેવા દો ચાલશે, તો આપણે એમ થાય ના ના પરવલ આપણને એમ કે ભાવતા હતા પણ નથી ભાવતા. એવું બ્રહ્મતીર્થ સ્વામી કે એક્સપેરિમેન્ટ કરવામાં કરવામાં મારા 10 મહિના પૂરા થઈ ગયા. અને આપણી સાથે કોઈક 1 જ વખત જમવા માટે આવે અને બીજી 3 વખત આપણો બટેટાવાળા ઉપર હાથ પડે એટલે શું સમજે પેલો, કે આ ફરસાણ ઉપર જરા રૂચિ વિશેષ છે, ખબર પડી જાય. 1 જ વખત કોઈક આપણી સાથે જમે ને અને ડફોડ દેવો માણસો બુદ્ધિશાળી નહીં તો એને ખબર પડી જાય, આપણને જ ખબર પડી જતી કે આને શું ભાવે છે. આટલા એક્સપર્ટ વ્યક્તિ, આટલા બાહોશ બુદ્ધિશાળી વ્યક્તિ, એ 10 મહિના સુધી પ્રમુખ સ્વામી મારી સાથે એને ખબર ના પડે પ્રમુખ સ્વામી મારું કેવું નિસ્વાદી વર્તમાન કહેવાય. તો જો આ એમનું નિસ્વાદીપણું છે,
હજી એક નિસ્વાર્થીપણામાં આપણે એક પાસું જોઈએ કે આપણે જ્યારે જમતા હોઈએ ને ત્યારે આપણે રિસીવિંગ એન્ડ ઉપર હોઈએ ને તો વાંધો નથી, પણ ગિવિંગ એન્ડ ઉપર હોઈએ ને, ધારો કે તમે જમતા જમતા ટીવી જોવાનું હોય ને તો તમે ટીવી જોઈ શકો, કારણ કે જે થ્રો કરે છે બધું રિસીવ જ કરવાનું છે, પણ તમારે કોઈને અટેન્ડ કરવાના થાય ને એ તમે ના કરી શકો, આપણને કંટાળો આવે. કોક આપણે જમતા જમતા આપણો દીકરો છે ને રિપોર્ટ કાર્ડ બતાવે ને કે અમારી 6 માસિક પરીક્ષાનો રિપોર્ટ, હમણાં બેસ આપણે શાંતિ જમીન મળી લઈએ, જમીન જોઈ લઉં, એવું થઈ જાય છે કે નહીં? સ્વામીને જમતા જમતા કોન્સ્ટન્ટ લોકોને અટેન્ડ કરવાનો, નાનો બાળક વાર્તા કરતો હોય તો અટેન્ડ કરવાનો, કોઈ કાર્યકર રિપોર્ટિંગ કરતો હોય તો અટેન્ડ કરવાનો, કોઈ સંતો વાતો કરતો હોય અટેન્ડ કરવાનો. પાછું પ્રમુખ સ્વામી મહારાજ જાણે છે કે આ બોલે છે એટલે એને અપેક્ષા છે અંતરમાં કે સ્વામી મારી સામું જોવે, મને સ્માઇલ આપે, મને રિસ્પોન્સ આપે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ જમતા જમતા પાછું વારાઘડી એની સામું જોવાનું, એને અટેન્ડ કરવાનો, એને રિસ્પોન્સ આપવાનો, એને સ્માઇલ આપવાની, આ બહુ અઘરું છે. કાલે તમે જમવા બેસો એટલે તમારા દીકરાને કહેજો તું એક ગુજરાતીનો પાઠ વાંચજે અને પછી એમાંથી હું તમને પ્રશ્ન પૂછીશ, ને એવી રીતે તમારે પાઠ સાંભળવાનો તમે એમાંથી બે પ્રશ્નો કાઢી શકો એટલે એટેન્ટિવલી, પછી જો તમારું જમવાનું સુખ કેટલું રહે છે. કરી જ નહીં શકો કે આમાં આમાં તો જમવાનું બધું સુખ ટળી જાય છે, સ્વાદનો આનંદ બધો ટળી જાય છે. પ્રમુખ સ્વામી મહારાજે કોન્સ્ટન્ટલી અટેન્ડ કરવાના, આપણે ન અટેન્ડ કરી શકીએ કોઈને. બીજી એક વાત કે પ્રમુખ સ્વામી મહારાજ જમતા હોય ત્યારે કોઈ દિવસ એકલા જમતા નથી, પહેલાં તો બધા સાથે જમતા હતા, પણ આમ 25-50-60-70 હરિભક્તો સંતો બધા સામે બેઠા હોય અને બધા ક્યાં જોતા હોય, બારી બાર ક્યાં જોતા હોય, પ્રમુખ સ્વામી મહારાજની સામે જ આમ ભોજન દર્શન, એ પણ એક દર્શનનો કાર્યક્રમ છે, તો એકદમ આમ ભાવથી એમની સામે જોતા દર્શન કરતા હોય, બે માણસ તમારી સામે ધારી ધારીને જોતા હોય તમે કોળિયો ઉતારી જુઓ જાઓ. આમ તમે જમતા હો ને કોઈ બે માણસ તમે સામે આમ ધારી ધારીને જોતું હોય ને તો તમે ધીમે આમ ગોળ ફેરી જાઓ, કડસી હોય એટલે તમે ગોળ ફરી જાઓ, અને કાં તો પછી પેલા હોસ્ટ ને શું કહો યજમાન ને, પેલા ભાઈ ભૂખ્યા લાગે છે ને થાળી કરી આપો. તો કોઈ આપણી સામે આમ જોતું હોય ને ગળામાં કોળિયો ના ઉતરે, ખબર છે? પ્રમુખ સ્વામી મહારાજ આપણે બધાએ જોયું છે ને, અમે તમે પોણી સભાએ આંગળી ઊંચી કરી કે અમે ભોજન દર્શન કરેલા છે, તો સ્વામી આમ જમતો ને એકદમ નોર્મલી પીસફુલી અને એકદમ સોબર જમી શકે છે. તો જો આ એમનું નિસ્વાદીપણું છે, નહીં તો આવી રીતે માણસ જમી ના શકે. એમને સ્વાદથી પર હોય ને, ખાલી જેમ કોઠીમાં દાણા ભરે છે એવા જ ભાવથી કેવળ દેહને ચલાવવા માટે જ, એને પોષણ આપવા માટે જ જે ખોરાક અંતરમાં એ મોઢામાં મૂકતા હોય, એ જ વ્યક્તિ આવી પરિસ્થિતિમાં જમી શકે અને આવી રીતે જમી શકે, નહીં તો શક્ય નથી. તો આજે તો આપણે જો આ એક વર્તમાનનું એનાલિસિસ કર્યું કે પ્રમુખ સ્વામી મહારાજનું આવું નિસ્વાદી વર્તમાન છે, ખારો શીરો ખાઈ ગયા હોય, કડવી કઢી પી ગયા હોય, કડવી કાકડી થાળમાં આવી હોય ને કંઈ બોલ્યા ના હોય, આવા તો કેટલા બધા પ્રસંગો છે. સેવક સંતો પૂછે તો કે અમને ખબર ઠાકોરજી જે કર્યું એ ઠાકોરજી જમ્યા ને એ કંઈ ન બોલ્યા તો આપણે શું બોલવાનું, અને આપણે સેજ ખાટી દાળ ખારીદાર થઈ હોય તો ઘણા બધાને ઘેરે તો પેલા ગાર્ડનમાં ફ્રીઝબી રમે છે લોકો, આ ઘરમાં રમે થાળી આમ ઉડે અથવા તો કંટાળી જાય ને ગુસ્સો કરી બેસે, કોઈ દિવસ એક અક્ષર બોલવાનો નહીં. તો જો આ એમના વર્તમાનની આ એક વિશેષતા છે, તો એ નિસ્વાદી વર્તમાન આપણને જોવા મળે છે. સ્વામી થાળમાં પહેલી વખત પિઝા આવ્યો, સ્વામી કે આ શું છે, કે બાપા તો આમ તો રોટલા જેવું જ છે પણ અંદર આ ચીઝ ને બધું નાખ્યું, સ્વામી કાઢો. સ્વામી કે અમે મમરાના રસિયા છે, પિઝાના નહીં. આઈસ્ક્રીમ, ચોકલેટ અને બેકરી આઈટમ્સ, બિસ્કીટ એ ન ભાવતી હોય એવી પૃથ્વી ઉપર 6 બધી વસ્તીમાં એક જ છે. 8 વર્ષનો બાળક હોય કે 80 વર્ષનો ડોહો હોય, બે ને આ 3 આઈટમ તો ભાવતી જ હોય. આઈસ્ક્રીમ, બિસ્કીટ અને બધી જ બેકરી આઈટમ્સ, બ્રેડ ને બિસ્કીટ ને બધું જ, ચોકલેટ્સ એ ના ભાવ્યું બને જ નહીં. અરે રાત્રે 12 વાગે ઉઠીને છોકરાનું ખાઈ જાય ને ડોહો, એના પૌત્રનું ફ્રીઝ ખોલીને ખાઈ જાય ને, ચોકલેટનું દૂધ પી જાય ને, આ 3માં તો અત્યંત સ્વાદ રહેલો છે. પ્રમુખ સ્વામી મહારાજ તો આઈસ્ક્રીમ ખાય ને તો આપણને એમ થાય કે આઈસ્ક્રીમનું હળહળ અપમાન છે. બહુ સેવક સંતો આગ્રહ કરે એટલે થોડોક જમે, એક ચમચી જમે. એકવાર તો સારંગપુરમાં બહુ આગ્રહ, સ્વામી કે નહીં, પછી ચમચી અડધી આઈસ્ક્રીમની સેવક સંતે નિર્ભય સ્વરૂપ સ્વામીએ બપોરે ઠાકોરજીના થાળ વખતે ફ્રૂટ વખતે ભરી, એની ઉપર 2 ધાણી મૂકી અને પછી હાથમાં આપી તો પછી જમ્યા. આ તો કઈ જમવાની રીત છે, ધાણીની આઈસ્ક્રીમ 2 ભેગા મોઢામ નખાય. અને બહુ આગ્રહ કર્યો સ્વામી આ 2 ફ્લેવર છે, તો ચમચી એમાંથી લીધી અને થાળી એટલે વાટકીની ધાર ઉપર આમ 2 વાર પછાડી, પછી ઊંધી કરીને ટીપ ખાલી અંદર આમ અડાડી, આવી રીતે આઈસ્ક્રીમ ખવાય. પણ જો એમને એમાં સ્વાદ જ નથી,
નહીં તું આવી જે ડેલિશિયસ આઈટમ્સ છે જે પૃથ્વી ઉપર 6 અબજની વસ્તીના મોઢામાં પાણી લાવી દે. અત્યારે ખાલી આઈસ્ક્રીમ શબ્દ બે ચાર વખત આપણે બોલે એમાં 1.5 મોઢામાં પાણી આવી ગયા છે. તો જો સ્વામી અત્યંત અત્યંત પોતે નિસ્વાદી છે. કોઈ દિવસ એમને થતું અમેરિકામાં આટલું ફર્યા પણ કોઈ દિવસ એમને સેવક સંતન કીધું ને કે આ તાકો બેલ શું છે, આ હેમબર્ગર છે શું, આ હોટડોગ છે શું, કંઈક વેજીટેરિયન તો આપણે બનાવો ને, ચાખીએ તો ખરા, જોઈએ તો ખરા શું છે. નથિંગ ડુઈંગ, રોટી દાળ ભાત શાક બરાબર. તો જો આ એમનું અત્યંત નિસ્વાદી વર્તમાન છે. સેવક સંતો બધા પ્રયોગ કર્યા, મુખવાસની થાળ પણ મૂકી દે જાત જાતના, વચ્ચે તો ચાલો 12 જાતના મુખવાસ, સેવકોને પ્રીતિ હોય ને ભક્તિ છે, લીધે એક બે વાર પછી કે સ્વામી કહેવાય કાલથી આ કાઢ નાખજો, નથી જરૂર. નહીં તો આપણને કોઈ જમ્યા પછી રોજ 12 પ્રકારના મુખવાસ આપે ને તો કે ઠીક છે ચલાવી રાખો. પણ જો આ સ્વામીના જીવનમાં આપણને જોવા મળે છે, એટલે જો એમનું આ વર્તમાન છે, આ તો બધા જ વર્તમાનની આપણે ડિટેલ વાત નથી કરતા, પણ આ એક વર્તમાન આપણે જોઈને એનું એનાલિસિસ કરીએ તો મહારાજે પ્રથમના 67માં વચનામૃતમાં વાત કરી છે કે અનુતાપ ને પરિતાપ, કે ઓહો એ તો આવા છે અને હું તો આવો રહ્યો, એમ અનુતાપ ને પરિતાપ કરે તો એમના એટલે કે સત્પુરુષના જેવા ગુણ એ મુમુક્ષુમાં આવી જાય છે. આપણે એનાલિસિસ કરીને જોઈએ કે ઓહો હું તો આવો સ્વાદ્યો છું અને આ તો એમનામાં નિસ્વાદ પણ આટલું બધું જોવા મળે છે, આવા એ નિસ્વાદી છે, તો એમના જેવા સદગુણો આપણા જીવનમાં પણ આવતા હોય છે. તો જો એમના મન ઇન્દ્રિયો અને અંતઃકરણ એ પૂર્ણ રીતે એમની કાબૂમાં છે, એમનું નિસ્નેહી વર્તમાન. પ્રમુખ સ્વામી મહારાજના પૂર્વાશ્રમના ભત્રીજાનો છોકરો અશોક અમારી સાથે હોસ્ટેલમાં છાત્રાલયમાં ભણતો હતો. આજની તારીખમાં એ છોકરો જંબુસરમાં પેલી કેરિયર રિક્ષા ચલાવે છે, માલ ફેરવે છે. હવે આટલા મોટા ઇન્ટરનેશનલ ધર્મગુરુ હોય, લોકો પશ્ચિમમાં તો માને છે કે આ પૂર્વના હિન્દુ ધર્મના પોપ છે એવું સ્ટેટસ પ્રમુખ સ્વામી મહારાજનું અમેરિકામાં અને યુરોપમાં છે. એના ભત્રીજાનો છોકરો રિક્ષા ફેરવતો હોય આજની તારીખમાં બને? જ્યારે દુનિયા માત્રના એનજીઓ અને પોલિટિકલ પાર્ટી તો ઠીક, પણ એનજીઓમાં પણ સીધું જ લોહીના વારસામાં પ્રમુખ પદ જાય છે કે નહીં? એની માટે જ લોકો મહેનત કરતા હોય છે. પણ 2 દિવસ પહેલા જ એક બહુ મોટી પોલિટિકલ પાર્ટીના પ્રેસિડેન્ટે એમની દીકરી ઉપર ના બધું શિફ્ટ કરી દીધું, રાજ્યસભાની સીટની ટિકિટ અપાવડાવી. દુનિયા માત્રમાં આ ચાલે છે, ત્યારે જો પ્રમુખ સ્વામી મહારાજને લેશ માત્ર નહીં. 82 સાલમાં શરદ પૂનમના ઉત્સવે ગોંડલમાં હતા, બપોરે ઠાકોરજીનો ફ્રૂટ લેતા ત્યારે બધા સંતો જે તે વિભાગના પોતપોતાના રિપોર્ટની કંઈક વાત કરતા હતા. એમાં ઉતારા વિભાગના સંતોએ વાત કરી, સ્વામી ઉતારામાં આ વખતે ઘણી ભીડ છે. અને એમ કરતા વાત નીકળી અને પેલા સ્વયંસેવકે કીધું કે બાપા આપના પૂર્વાશ્રમના માતૃશ્રી દિવાળીબા એ ઉતારો લેવા માટે આવ્યા, કોઈને ખ્યાલ ના આવ્યો અને ઓળખાણે ના રહી, તે બપોરના 1 વાગ્યાના ફરતા હતા, 4 વાગે એમને ઉતારો મળ્યો. ઇન્સ્ટન્ટ સ્વામી બોલ્યા પ્રમુખ સ્વામી, સ્વામી કે સમય એમ બધું એવું જ હોય, કે વાત જ કાપી કાઢી. બાકી બીજા કોઈ ધર્મગુરુના માતૃશ્રી કે એના પૂર્વાશ્રમના પિતાશ્રીને આવું કંઈક સમય આમાં ઉત્સવમાં થયું હોય તો એવી પરિસ્થિતિઓ અન્ય ઘણા સંપ્રદાયમાં સર્જાણી. પણ અત્યંત નિસ્નેહી વર્તમાન, લેશ માત્ર નહીં. રાજીવ સાની બહરેનમાં આપણા હરિભક્ત છે, મલ્ટી મિલિયનર હરિભક્ત છે, એ કે બાપા અટલાદરામાં જેવું મંદિર છે ને એવું ચાણસદમાં તમારા જન્મસ્થાનમાં બાંધી આપું. સ્વામી કે જરૂર જ નથી, અટલાદરામ મંદિર છે ને એમાં આખા જિલ્લામાં બધું આવી ગયું. કાપી જ નાખી વાત. જો ખાલી પ્રમુખ સ્વામી મહારાજ ભલે હા ના બોલ્યા હોત, ખાલી મૌન રહ્યા હોત ને તો એ ચાણસદમાં 3 શિખરનું પથ્થરનું મંદિર બંધાઈ જાત, પણ એ બોલ્યા જ નહીં. જો અત્યંત એમનું નિસ્નેહી વર્તમાન છે, તો બધા જ વર્તમાનમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવનની આ વિશેષતા આપણને જણાય. નિર્માણી વર્તમાન તમે જો અનબીટેબલ. આ એક વર્તમાન એવું છે ને નિર્માણી વર્તમાન, કે એ પ્રમુખ સ્વામી મહારાજને આમ એક અદ્વિતીય સંત તરીકે એમની એક છબી આમ ઉપસાવી આપે છે. કૃષ્ણશંકર શાસ્ત્રીજી તો આટલા મોટા એક શાસ્ત્રકાર, પોતે ભાગવતાચાર્ય, 1000થી પણ વધારે ભાગવત પારાયણ એમને દેશ પ્રદેશમાં કરી હશે. એ પોતે જાહેરમાં બોલતા હતા કે નિર્માણીપણું એ પ્રમુખ સ્વામી મહારાજની પ્રભુદત્ત પ્રકૃતિ છે. કેટલા ફાઇન શબ્દ, ગોડ ગિવન ગિફ્ટ, ભગવાન દ્વારા એમને ભેટ અપાયેલી છે. હવે જે ભેટ ભગવાને તમને આપી હોય, ભેટની કિંમત કેવી, એની ફ્રેગરન્સ કેવી, કે પ્રભુદત્ત પ્રકૃતિ. નિર્માણીપણું એ પ્રમુખ સ્વામી મહારાજની પ્રભુદત્ત પ્રકૃતિ છે. રઘુવીર ચૌધરીએ પોતે એમના જેમના હૈયે અક્ષરધામ એ લેખમાળા આખી 1992માં પ્રદર્શિત કરી હતી, એમાં પ્રમુખ સ્વામી મહારાજ વિશે લખ્યું છે કે સ્ત્રી અને ધનનો ત્યાગ કરનારા તો કદાચ પૃથ્વી ઉપર મળે, પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતાનો અહમ ઓગાડી કાઢ્યો છે, જે સૌથી મોટી માનવીય મર્યાદા છે એને પ્રમુખ સ્વામી મહારાજ સહજ રીતે ઓળંગી ગયા છે.
આ મોટા મોટી માનવીય મર્યાદા કે સ્ત્રી અને ધનનો ત્યાગ થાય, પણ માન મૂકવું એ તો અત્યંત અઘરું છે. એ સૌથી મોટી માનવીય મર્યાદા છે, એને પ્રમુખ સ્વામી મહારાજ સહજ રીતે ઓળંગી ગયા છે. આ રઘુવીર ચૌધરીએ પોતાના અનુભવ પરથી વાત લખી છે. તો સ્વામીના જીવનમાં આપણને દેખાય છે કે આવા મોટા મોટા ધર્મગુરુઓને આ વાતની પ્રતીતિ છે. તમે સ્વાધ્યાય પરિવારના કોઈ પણ અગ્રેસર કાર્યકર હોય એને તમે પૂછજો કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો કોઈ પ્રસંગ તમે રૂબરૂ જોયો હોય કે સાંભળ્યો હોય, એમાંથી તમને સૌથી વધારે સ્પર્શી ગયો કયો છે? તે અલ્હાબાદની ત્રિવેણી શિબિર છે ને, એનો પ્રસંગ કોઈ પણ અગ્રેસર કાર્યકર જેને શિબિર અટેન્ડ કરી હશે ને, 300,000 કાર્યકર એ લોકોએ અટેન્ડ કરી હતી. બધાને આમ હૃદય સોંસરી વાત ઉતરી ગઈ. પૂર્ણાહુતિ થઈ, બધાને દર્શન આપી, બધા ધર્મગુરુ અને મહાનુભાવો સ્ટેજ ઉપરથી વિદાય થતા હતા. પાંડુરંગ આઠવલે દાદાજી પોતે ઊભા થઈને આમ સ્ટેજ તરફ, ખૂણા તરફ ચાલ્યા, દાદરા તરફ, અને છેક દાદરે પહોંચીને તે ખબર પડી કે એમની લાકડી રહી ગઈ છે ટેકો એમનો. અને સેજ આમ પાછળ વળ્યા તે પ્રમુખ સ્વામી મહારાજ એમને હાથમાં લાકડી આપી. પ્રમુખ સ્વામી મહારાજ દાદાજીની લાકડી એમના આસનથી લઈને ખૂણા સુધી પોતે જાતે ગયેલા, અને એકદમ આઠવલે જેમ સ્પર્શી ગયું. આ જોયું દાદાના હાથમાં લાકડી આપી, એ 300,000 કાર્યકરો એ વખતે તાલીઓ પાડેલી. કઈ ત્રિવેણી સંગમ થયો, શાસ્ત્ર સંત અને મંદિર એની વિવેક સાગર સ્વામી વાત કરી હતી, શ્રીમદ ભગવદ ગીતાની વાતો થઈ, પણ એ પુરુષના દર્શન બધાને સાક્ષાત થયેલા. તો જો અત્યંત નિર્માણીપણું છે, એમને પોતે અહમ પોતાનો ઓગાળી કાઢ્યો છે, એમને ખબર જ નથી કે આ એમ પ્રમુખ સ્વામી, હું પ્રમુખ સ્વામી છું એવું એમને જાણ પણ જ નથી. આપણને તો સહેજે ઉભાનો કે હું હરેશભાઈ મહેતા, કોણ પૂછે છે તને? પૃથ્વી પર અહીંયા વલસાડમાં હરેશ બધા 100 જણા હશે, હરેશ મહેતા નામથી કોણ ઓળખે છે? આ એમ પ્રમુખ સ્વામી એવું જાણપણું જ નથી એમને. બોલો, એ કેટલી મોટી વસ્તુ કહેવાય. જો એમનું નિર્માણી વર્તમાન આપણને આંખે ઉડીને વળગે, આટલી કી ટુ ધ સિટી મળી, એકે કી ટુ ધ સિટી સાચવવાનો આદેશ એમણે નથી આપ્યો. પરદેશમાં એમને કી ટુ ધ સિટી અમેરિકાના 30 શહેરોમાં મળી છે, ઇન્ક્લુડિંગ બિગ સ્ટેટ, બિગ સિટીઝ ન્યુયોર્ક શિકાગોની મળેલી છે. હવે પરદેશમાં શહેરની ચાવી એટલે કે ખાલી લાકડાની આટલી ચાવી આમ ઉત્સાહમાં આવીને પધરાઈ દે છે એવું નથી. ન્યુયોર્કની કી ટુ ધ સિટી મળે એટલે એનો મહિમા શું છે કે તમે આ શહેરના માનવંતા મહેમાન થયા. તમે અડધી રાત્રે પણ આ શહેરમાં પધારો ત્યારે તમારી તમામ વ્યવસ્થાની જવાબદારી સ્ટેટ ગવર્મેન્ટની છે. તમે જીવો ત્યાં સુધી તમે ન્યુયોર્ક આવો, અને તમારી સાથે 25 વ્યક્તિઓનું એન્ટુરેજ હોય તો 25 વ્યક્તિઓની 7 દિવસ સુધી ન્યુયોર્કમાં રહેવાની, જમવાની, ફરવાની વ્યવસ્થા સરકારે કરવાની. આ કી ટુ ધ સિટીનો મહિમા છે. એમને આમ લાકડાની ચાવી પધરાઈ નથી દેતા, આપણે એમ થાય કે પધરાવી દીધી, પ્રકાશમાં ફોટો આવી ગયો. આ એનો મહિમા છે. 25 જણા એન્ટુરેજમાં હોય ફોર 7 ડેઝ, એ સ્ટેટ ગેસ્ટ તરીકે વર્તે. ખ્યાલ આવી ગયો ને, સ્ટેટ ગેસ્ટ, રાજ્યના મહેમાન તરીકે એને આવવાનું હોય. પ્રમુખ સ્વામી મહારાજ આ સવલત કોઈ દિવસ લીધી નથી, માંગી નથી, જણાવી પણ નથી. પછી તો કેટલી વખત એ સ્ટેટમાં પ્રમુખ સ્વામી મહારાજ પધારી ગયા, કોઈ દિવસ કેવડાયું નથી ભાઈ કોક આપણે આવ્યા છીએ. એ તો પ્રમુખ સ્વામી મહારાજ માટે દર દિન સ્ટેટમાંથી લિમોઝિન ગાડી આવે, રોલ્સ આવે, પણ ડઝન્ટ કેર ફોર ઇટ. જો એમને માન નથી, નહીં તો બને નહીં ને આવું. પ્રમુખ સ્વામી મહારાજ હમણાં 2040 સાલમાં હિથ્રો એરપોર્ટ ઉપરથી ઉડ્યા, 1.25 કલાક પ્લેન લેટ હતું, અને ત્યાં ન્યુયોર્ક એરપોર્ટ ઉપર શિકાગો અને હ્યુસ્ટનની પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પધારતા હતા. એટલે આપણા બધા અગ્રણી હરિભક્તોએ ત્યાં યુનાઇટેડ નેશન્સના મોટા મોટા એમ્બેસેડર અને મોટા મોટા મહાનુભાવોને બુકે લઈને એરપોર્ટ ઉપર બોલાવેલા, અને ખબર પડી કે પ્લેન 1.25 કલાક લેટ છે, અને આ તો બધા પ્રતિષ્ઠિત મહાનુભાવો, મોટા મોટા આંતરરાષ્ટ્રીય કક્ષાના. હવે એમને પાછું 1-1.5 કલાક બેસાડી રાખવા, એવી રીતે ટાઈમનું બધા એરેન્જમેન્ટ આપણા હરિભક્તોએ કરેલું વ્યવસ્થાની દ્રષ્ટિએ, કે પ્રમુખ સ્વામી મહારાજ આવે એ દરમિયાન 5-10 મિનિટ પહેલાં જ આ લોકો બધા મહાનુભાવો આવી ગયા હોય, એટલે એ લોકોનો પણ ટાઈમ બગડે નહીં, કારણ કે આ તો બહુ મોટા આંતરરાષ્ટ્રીય કક્ષાના મહાનુભાવો. પ્રમુખ સ્વામી મહારાજનું પ્લેન 1.25 કલાક લેટ હતું. હવે ગમે તેટલી સ્પીડ કરે ને તો મેક્સિમમ 1.5 કલાક કટ કરી શકે, 1.25 કલાક તો કટ થાય જ નહીં. તો ત્યાં ન્યુયોર્ક NYPD, હવે એ વખતે તો 9/11ની ઇફેક્ટ ચાલતી હતી, હજી ચાલે છે બધા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર. તો ત્યાં ન્યુયોર્ક એરપોર્ટના મેનેજરને આપણા હરિભક્તોએ વાત કરી કે આવો પ્રસંગ અમારે છે, અને પ્રમુખ સ્વામી ઇઝ કમિંગ. અને પછી બધાએ દેખાડ્યું લિટરેચર કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં એમનું નામ છે, અમેરિકાના 30 જેટલા શહેરોમાં એમને કી ટુ ધ સિટી મળી છે, અને અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન એમને વ્યક્તિગત મળેલા. આ બધા પ્રસંગો દુનિયાના મોટા મોટા પાર્લામેન્ટમાં એમને સન્માન થયેલા છે. આ બધી વાતો કરીને એટલે ન્યુયોર્કના જ્હોન એફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટના ચીફ જનરલ મેનેજરે ડિસિઝન લીધું. શું નિર્ણય લીધો ખબર છે? કે જે એર ઇન્ડિયાના ફ્લાઇટમાં પ્રમુખ સ્વામી મહારાજ અને પાટી લંડનથી અત્યારે આવે છે અને એટલાન્ટિક મહાસાગર ઉપર એ પ્લેન છે, એ પ્લેનની હાઇટ તાત્કાલિક તમે
વધારો, એટલે કે એની હાઇટ, એટલે પાઇલોટને ઇન્સ્ટ્રક્શન આપો કે હાઇટ વધારે, અને આ રૂટ ઉપર બધા પ્લેન આવતા હોય એની કહેવાય કે હાઇટ ડાઉન કરે, એટલે મોર દેન 100 પ્લેન્સની હાઇટ ડાઉન થાય. અને પ્રમુખ સાંઈ મહારાજના પ્લેનની સ્પીડ દોઢી કરી નાખો. પ્રમુખ સાંઈ મહારાજનું પ્લેન જોન એફ કેનેડી એરપોર્ટ ઉપર ટાઈમે આવવું જોઈએ. આ કેટલું મોટું સન્માન થયું કહેવાય.

પણ એફબીઆઈની ગાડી હતી, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, દુનિયાની મોટામાં મોટી જાસૂસી સંસ્થા, અમેરિકાની ટોપ મોસ્ટ સંસ્થા, એની ગાડી આગળ હતી. એફબીઆઈની ગાડી અમેરિકાના રોડ ઉપર આવે ને એટલે ટ્રાફિક લાઇટ્સ એમને બધી ખુલી જાય, બધું ઊભું રહી જવાનું. એની સાયરન વાગે ને યુ હેવ ટુ સ્ક્રીચ, ત્યાં ત્યાં શોર્ટ બ્રેક મારીને તમારે ઊભું રહી જવું પડે. આખા અમેરિકાના બધાને ખબર છે. એફબીઆઈની ગાડી આગળ લીડ કરતી હતી. હવે માણસને આમ કેફ આવી જાય, આમ સમાય નહીં, એનો છાતી ફૂલવા માંડે, પડ્યો પડ્યો અંદર ગાડીમાં આમ ઉછળે. હા, એફબીઆઈની ગાડી આગળ એસ્કોટમાં છે, એનવાયપીડીની તો હોય પણ એમ એફબીઆઈની છે. પ્રમુખ સ્વામી મહારાજ ચશ્મા ચડાઈને શાંતિથી હરિભક્તોને પત્ર વાંચતા હતા. સીધા હાઈટ, કેટલું નિર્માનીપણું કહેવાય વ્યક્તિનું. અને એમાં એફબીઆઈની ગાડીની એસ્કોટ શરૂ થઈને ગાડીમાં બેઠા, દૂરથી એક 20-22 વર્ષના હરિભક્તે એ ભાઈ આમ ચિઠ્ઠી લાંબી કરી. પ્રમુખ સ્વામી મહારાજ ગાડીમાં બેસતી વખતે એક પગ પાછો બહાર અંદર હતો અને એક પગ બહાર હતો. સ્વામી એક ડગલું આગળ ભરી એ ભાઈના હાથમાંથી હાથવા ચિઠ્ઠી લીધી. કોઈ વ્યક્તિ આ ના કરી શકે, ખબર છે? ભલભલા મોટા ધર્મગુરુ હોય છે ને એ અહીંયા તો જબ્બો ને ધોતી પહેરતા હોય છે, પણ ટેમ્પલટન એવોર્ડ મળે ને તો ઇંગ્લેન્ડમાં 3-piece સૂટ પહેરીને જાય છે અને બોલે છે કે ધીસ ઇઝ માય અચીવમેન્ટ. આમ બોલી જાય છે લોકો કે આ મારી, આ હવે લોકોને કદર થઈ મારી. પ્રમુખ સ્વામી મહારાજ એકે કી ટુ ધ સિટી કે ઇંગ્લેન્ડમાં પાર્લામેન્ટમાં સન્માન દરમિયાન, બ્રિટિશ કેનેડિયન પાર્લામેન્ટમાં સન્માનમાં, અને વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ ઉપર તો 24 કલાક ફ્લેગ રાખી અને સ્પેશિયલ પ્રમુખ સ્વામી મહારાજને એનાયત થયેલો છે. કોઈ દિવસ પ્રમુખ સ્વામી નથી બોલ્યા કે ધીસ ઇઝ માય અચીવમેન્ટ. હમણાં જ્યોર્જ બુશના રેપ્રેઝેન્ટેટિવ 2004 સાલમાં આવી અને પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકાના શ્રેષ્ઠ નાગરિકનો જે એવોર્ડ આપવામાં આવે, જે 40 વર્ષમાં 2 વખત એનઆરઆઈને આપવામાં આવ્યો છે, એ આ પ્રમુખ સ્વામી મહારાજને આપ્યો છે. અર્ધાને ખબર છે, બોલો, તમને ખબર નહીં હોય. સ્વામી આમ લીધો ને આમ પેલાની બહુ ઈચ્છા હતી એટલે ફોટો પડાવ્યો અને આમ મૂકી દીધો. જેમ મૂક્યો પછી જિંદગીમાં ફરી વખત એમને જોયો નથી, જોશે નહીં. આટલા ફોટા પ્રમુખ સ્વામી મહારાજના પડે છે. કોઈ દિવસ એમને કીધું નથી કે બુક સ્ટોલ ઉપર તમે શું શું વેચો તમે બતાવો ખરા, જો આ બધું એમનું નિર્માનીપણું છે, આ બધું જ એમનું નિર્માનીપણું છે, નહીં તો આ બને નહીં. પ્રમુખ સ્વામી મહારાજ 24 એપ્રિલ 99 સાલમાં ડભોઈમાં હોસ્પિટલનું ઓપનિંગ હતું. આમ બધા સંતો ત્યાં હતા અને સહેજે વાત નીકળી. એટલે મેં બાપાને કહ્યું કે સ્વામી અત્યારે છે ને તમે પૃથ્વી ઉપર મોસ્ટ ફોટોગ્રાફ પર્સન છો, 6 અબજની વસ્તીમાં સૌથી વધારે ફોટોગ્રાફ તમારા પડ્યા છે. આવી વાતો અમે કરી. સ્વામી આમ સામું જ ના જોયું. પછી અમે ગણાયું કે બાપા 71 સાલથી તમે ગાદી ઉપર આવ્યા, રોજના ખાલી એવરેજ 15-15 ફોટોગ્રાફ્સ લઈએ. ના, નાના છોકરા હવાના પરથી ડબલાથી પાડે, નાના ડબલાથી માંડીને ત્યારથી માંડીને અમારા યોગીચરણ સ્વામી સુધી કેનનની સ્લાઇડ્સ પાડે, તો રોજના ખાલી એવરેજ 15 ફોટોગ્રાફ્સ લઈએ ને તોય છેલ્લા આટલા 35 વર્ષમાં તમારા ઓછામાં ઓછા 10 લાખ ફોટોગ્રાફ પડ્યા છે. લાગે છે તમને કોઈ પૃથ્વીમાં 6 અબજની વસ્તીમાં કોઈના 10 લાખ ફોટોગ્રાફ પડ્યા હોય? આ તો મિનિમમ લિસ્ટ ફિગર આપણે બોલીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત અમે કરી જમતા હતા, સામું ના જોયું, કોઈ પણ જાતનો રિસ્પોન્સ તો નહીં પણ સામું પણ ના જોયું. ફરી બીજી વાત કાઢી, બાપા તમે મોસ્ટ ગાર્લેન્ડેડ પર્સન છો, પૃથ્વી પર સૌથી વધારે હાર તમે પહેર્યા છો, તોય સામું ના જોયું. એમાં પણ આ જ રેશિયો ગણાય, ખાલી રોજના 15 ગણીએ કોઈ વ્યક્તિગત દર્શન વખતે લઈને આવતા હોય. હવે તો આપણે બધાએ બંધ કર્યું છે કે સ્વામીને તકલીફ પડે છે એમની ઉંમરને લીધે, પણ કેટલા હાર લોકો વ્યક્તિગત દર્શન લઈને આવે, સભામાં આવતા હોય, તમે 10 લાખથી વધારે હાર પહેર્યા છે, સ્વામીએ સામું જ ના જોયું. પછી મેં સંતો કીધું કે બાપા આવા બધા દ્રષ્ટિકોણ જો આપણે રાખીએ અને આ બધા પાસા તપાસીએ તો હજી લગભગ 10 વખત ગિનિસ બુકમાં તમારું નામ આવે. 5 વખત આવ્યું છે પ્રમુખ સાહેબ મારાનું નામ, 5 વખત તો ઓલરેડી આવ્યું છે, એનો પણ એક રેકોર્ડ. આમ 6 વખત સમજવાનું, કોઈ વ્યક્તિનું 5 વખત નામ નથી, એ પણ એક રેકોર્ડ ગિનિસમાં, એનો 6ઠો રેકોર્ડ, એ પણ એક રેકોર્ડ કહેવાય. બીજી 10 વખત તમારું નામ આવી શકે. આટલું બોલ્યા અને એકદમ તુચ્છ ભાવે સ્વામી આમ પોતાના કપાળ ઉપર 5 આંગળીઓ મૂકી, આપણે ના આમ તુચ્છ ભાવે આમ આમ આવો ઈશારો કરીએ. સ્વામી કે હવે એ બધું યાદ રાખવા બેસીએ ને તો ભગવાનનું ભજન ક્યારે કરીએ? જો કેટલું નિર્માનીપણું કહેવાય. અમે સંતો કીધું બાપા તમે યાદ ના રાખો પણ અમારે તો યાદ રાખવાનું ને, ત્યારે એકદમ ભાવમાં આવી ગયા. સ્વામી કે હા, તમારે યાદે રાખવાનું અને ગાવાનું ખરું, એમાંથી ભ્રમરૂપ થઈ જવાય. એટલે આપણે આજે ગાયું. તો જો એમને આ નિર્માનીપણું છે, હવે આટલા ફોટોગ્રાફ્સ જોવે છે, એમને કોઈ દિવસ મન નથી થતું કે હું મારા ફોટોગ્રાફ જોઉં. યોગીચરણ સાહેબ બોલે ને એમને નથી કીધું કે તમે બધા પાડો છો તો કેવા પાડો છો, શું પાડો છો, મારો કયા એંગલથી ફોટોગ્રાફ આવે છે. આપણે ભૂલથી એક વખત પાસપોર્ટ સાઇઝ 3 પડાવવાને જવાના હોય સ્ટુડિયોમાં તો આગલા દિવસ રાતથી બધું આમ ગોઠવાતો હોય હરખો, અને 10 વખત અરીસા સામે ફરીને જાય, આમ સીધો ઊભો રહે, આડો ઊભો રહે, પાછળ ઊભો રહે, કેવો લાગો છો? હવે જો ભગવાન એકવાર બીબું ગળી દીધું ને હવે ફેરફાર થવાનું નથી. અને પ્રમુખ સ્વામી મહારાજનું અત્યંત ફોટોજેનિક ફેસ ત્યાં

ઇટ્સ અ રેર થિંગ. પ્રમુખ સ્વામી મહારાજનું ફેસ છે ને ફોટોજેનિક ફેસ કહેવાય. એટલે શું કે ગમે તે દ્રષ્ટિથી ગમે તે એંગલથી તમે ફોટોગ્રાફ પાડો ને, એકદમ સૌમ્ય અને એકદમ આમ આમ સોબર ફોટોગ્રાફ આવે. એટલે આપણે જે પેલો ગુજરાતીમાં શબ્દ વાપરીએ છીએ ને નમણું, એકદમ નમણાશ દરેક દ્રષ્ટિથી તમે કોઈ પણ ફોટોગ્રાફ તમે જો, એકદમ નમણાશ છે એના ચહેરા ઉપર. આટલી નમણાશ બહુ ઓછી હોય, એકદમ ફોટોજેનિક ફેસ છે. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દિવસ પોતાનો ફોટોગ્રાફ માંગીને જોયું નથી કે તમે મને બતાડો કરો હું કઈ દ્રષ્ટિકોણથી કેવો લાગુ છું. એકવાર સુરતમાં તને હરિભક્ત કે બાપા ફોટોગ્રાફનું આલ્બમ જો વ્યક્તિગત દર્શન વખત, સ્વામીને એમ કે યોગી મહારાજનું કહેતો હશે તે જોયું તો પોતાનો ફોટોગ્રાફથી શરૂઆત થઈ. સ્વામી કે આલે જોયું જ છે એમ કે પાછું હાલ દીધું. એ કે નાના સ્વામી તમે જોવો ને જો, નાના આગ્રહી હરિભક્ત હતા, જૂના હતા યોગી મહારાજના વખતના. હવે રાજી કરવા માટે બાપાને ખોળા ઉપર મૂકીને આમ દબાવ્યું કે ના સ્વામી જોવો ને જો. એ સ્વામી આમ આમ પાના ફેરવતા હતા. એ કે સ્વામીને હાથ પકડીને ધીમે ધીમે જોવો ને કે ક્યાં ઉતાવળ છે કે. હવે સ્વામીને જરા એમાં રુચિ હતી નહીં, પરાણે આમ જોતા હતા. અને એક જગ્યાએ આમ ફેર્યું પાનું, પોતાના જ ફોટોગ્રાફ હતા, અને સ્વામી આમ જોઈ જ રહ્યા અને ખળખળાટ હસવા માંડ્યા. બધાને આશ્ચર્ય થયું કે આમ એકદમ પોતાનો ફોટોગ્રાફ જોઈને ખળખળાટ કેમ હસ્યા. બધા સંતો આમ અંદર આમ ડોક્યું કર્યું. તે ફોટોગ્રાફ કેવો હતો કે પોતે ઠાકોરજીને દંડવત કરતા હતા, અને દંડવત કરતી વખતે પાછળથી પંખો હતો તો ગાતરિયું સજ ઊંચું થઈ ગયું એટલે એમનું શરીર દેખાતું હતું પાછળથી, અને પાછો એંગલ ટોપ વ્યૂ હતો. ટોપ વ્યૂનો એંગલ હોય ને એટલે માણસની સાઇઝ થોડીક નાની લાગે, યુ નો તમે આમ સૂતા હોય એકદમ ટોપ 90 ડિગ્રીથી ફોટોગ્રાફ પડે ને તો તમારી સાઇઝ નાની લાગે ફોટોગ્રાફમાં. એટલે સ્વામી હસતા હસતા કે સ્વામી એકદમ ખરાબ હસ્યા ને. એટલે સંતોએ પૂછ્યું કેમ હસ્યા. સ્વામી કે આ દેડકો પડ્યો એવું લાગે છે ને. હા તમે તમારા ફોટોગ્રાફ વિશે આવું બોલી જુઓ, જો આ નિર્માની પણ છે કેમ કે તમારો ફોટોગ્રાફ હોય તમે આમ ઉત્સાહમાં પાડી લાવ્યો તમને બધી રીતે ઓકે લાગતો હોય, કલર ફોટોગ્રાફ હોય આવું તમારી પાસે કોઈક લઈને આવે ને પોતાનો ફોટોગ્રાફ, તમારે ખાલી એટલું જ કહેવાનું આમ આ શર્ટનો કલર સેજ આમ ઝાંખો પડે છે, આટલું બોલવાનું. અને બીજા એક જણાને શીખવાડી રાખવાનું કે તારી તને ફોટોગ્રાફ દેખાડે ને ત્યારે કહેવાનું કે આ સેજ કલર કોમ્બિનેશન બરોબર નથી. આવો બે જણા કેનાર મળે ને એટલે હવા નીકળી ગઈ, તરત હવા નીકળી જાય, ઢીલો પડી જાય, પછી કોઈ ફોટોગ્રાફ બતાડે નહીં. આપણા ફોટોગ્રાફ વિશે આપણે બોલી શકીએ? અને આટલા ફોટોગ્રાફ જેના પડ્યા હોય ને આટલી અપેક્ષા ના હોય, પ્રીતિ જ ના હોય એમાં, અને આપણે આપણો ફોટોગ્રાફર તો કેવી રીતે જોઈએ છે. હવે એમને હાર જે પહેર્યા છે પ્રમુખ સ્વામીએ, જે હાર પહેર્યા છે ને તો લોકોએ જોયા નહીં હોય, ઇલચીના હાર ને મમરાના હાર ને પછી સ્વામિનારાયણ મહામંત્ર લખેલો હોય, જન્મંગલ નામાવલી લખેલો હોય, રતો આખી રાત જાગી નાના બાળ બાલિકા કિશોર કિશોરી બધા હરિભક્તો બધા નાના મોટા ભાઈ ભાઈ બધા આખી રાત આંખમાં પાણી છાંટી છાંટીને લખતા હોય, અને પ્રમુખ સ્વામી મહારાજ કેટલું પહેરે છે. હવે તો ગળામાં પહેરતા નથી, હાથમાં લે ને પછી આમ ઉભા રહે થોડી વાર, એમને તો આપી જ દેવું હોય છે, પણ બીજા બનાવનારો બધાને સ્મૃતિ આપવા માટે બધાનો આગ્રહ એટલે થોડી વાર બેસી રહે, ફોટોગ્રાફ બે ચાર પડી એટલે આપી દે. ફરી વખતે હાર સંભાળે છે. દિલ્હીમાં 110 એકર જમીન છે, જમીનનો કંઈ તૂટો છે તે 3 પ્રદર્શન બનાવ્યા એને બદલે ચોથું બનાવ્યું હોત મ્યુઝિયમ ઓફ પ્રમુખ સ્વામી તો કંઈ વાંધો હતો, પણ બનાવ્યું એમને. 3 એક્ઝિબિશન છે ને દિલ્હીમાં બધા આપણે જોયું, અને ચોથું બિલ્ડિંગ ઊભું કરી દીધું હોત તો જગ્યા તો હતી જ દુનિયાની. 110 એકર જગ્યા છે, એમાં પ્રમુખ સ્વામી મહારાજે જે ભવ્ય હાર પહેર્યા છે થોડા લટકાયા હોય, કીડ ધ સિટી સરસ બધી આમ ડેમોન્સ્ટ્રેટ કરી હોય, મોટા મોટા માણસોને મળ્યા હોય, કોફી અનાન ને બિલ ક્લિન્ટન ને વાજપેયીને અડવાણીને એ બધાના ફોટોગ્રાફ ડિસ્પ્લે કર્યા હોય, અને તરત પછી એકદમ ગરીબને મળતા હોય, આદિવાસીને મળતા આશીર્વાદ આપતા હોય, બધા લોકો આમ સ્પેલ બાઉન્ડ થઈ જાય. પણ એમને મૂક્યું, બાકી કરતા હરતા તો એ જ હતા ને, મૂક્યું હોત તો થઈ જાત કે નહીં. પણ એમને એવો વિચાર આવ્યો અભેક માન જ નથી એને, પૂજાવા મનાવવાનો અંકુર જ નથી, આ હાર પહેરાને આમ મૂક્યો ફરી સંભાળવાનો જ નહીં. આટલા બધા એમને હાર પહેર્યા તો એ સંભાળતા નથી. અને આપણે જિંદગીમાં એક જ વાર હાર પહેર્યો હોય, એક જ વાર હાર પહેર્યો હોય, એનો ફોટોગ્રાફ પડ્યો હોય તે જ્યારે જ્યારે એનિવર્સરી આવે ત્યારે બે જણા ભેગા થઈને આલ્બમ જોવે, તે દાડે આપણે બે હાર પહેર્યો હતો. બીજી વાર આપણે પહેરશું એની ના નથી, પણ એ પછી આપણને ખબર નહીં હોય કે આપણે પહેર્યો છે કે નહીં, ત્યારે પાછો હાર પહેરશે. બીજી વખત આપણે એ વખતે પહેરવાના, પણ પછી આ વખતે આપણને ખબર નહીં કે આપણે હાર પહેર્યો છે કે નહીં, બે વખત આપણે જિંદગીમાં હાર પહેરવાના છે. તો એ માણસને આમ કેફ હોય છે. પ્રમુખ સ્વામી મહારાજને લેશ માત્ર પણ ભેક્ષા જ નથી. એટલે જો એમને માન નથી આપણને તાદ્રશ દેખાય છે, નહીં તો આ વસ્તુ શક્ય નથી. નડિયાદમાં તો બાપાને સન્માન થયું અને જે સન્માન પત્ર મળ્યું
એની જે ફોટોકોપીસ બધાને પ્રિન્ટેડ સભામાં આપી હોય ને બધાને, સંતોને આપી હશે, ભેગી રહી ગઈ હશે. તો સંતો જયારે નડિયાદ ઉતારે જમવા માટે આવે ને બાપા જમતા ત્યાં બધા જમવા બેઠા, તે પથ્થરમાં નીચે પેલું કાગડી મૂકે ને તેમાં એ આ બધા કાગડી મૂક્યું. વિવેક સાહેબ સાહેબ કે આજે તો તમે આનું સન્માન જાળવો, એક આજના પૂરતું તો રહેવા દો કે કાલ પરમદાળે કર્યું હોત તો ઠીક છે. સ્વામી કે વિવેક સાગર એની જગ્યા ત્યાં જ છે, બરોબર છે. એ તો બીજા માણસ કે આજે આપણું સન્માન થયું ના, તમે આજના સન્માન પત્ર આમ ગોઠવી દો છો. પણ જો એમને અપેક્ષા નથી, એટલે જો એમને માન નથી, તો આપણને અહીંયા પંચવર્તમાનની દ્રઢતા, એટલે પ્રથમ 18માં અગેન જે શ્રીજી મહારાજે કીધું છે કે મારા મન ઇન્દ્રિયો અંતઃકરણને હું પકડી લઉં છું, એમની કાબૂની બહાર નથી, એમ પ્રમુખ સ્વામી મહારાજની કાબૂમાં છે આ સંપૂર્ણ. લેશ માત્ર એમને કોઈ પણ પ્રકારની આવી વૃત્તિ નથી. અને છેલ્લે એમનું જે નિષ્કામી વર્તમાન છે એ તો અદ્ભુત અને અદ્વિતીય. એ આપણે જે વાત કરી કે હાડ અને માંસમાં વિચરતી વ્યક્તિને પંચવિષયમાં પ્રીતિ ન હોય એ શક્ય જ નથી. જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય છે, 1995માં જે લંડનમાં આપણું મંદિર ભવ્ય થયું, એના થોડા મહિનાઓ પહેલાં, 4-1 મહિના પહેલાં, એક બ્લેક આફ્રિકન મોટો હાઈટ બોડી જાયન્ટ હતો, આમ 7 ફૂટનો કદાવર હતો મેલ્વિન, એ ત્યાંથી એકવાર નીકળ્યો અને એને એમ થયું કે ઓ હિન્દુ ચર્ચ બંધાય છે, લેટ મી ગો ઇન, અંદર જવું. એને જોબ ઓફ થઈ ગઈ હતી, લે ઓફ મળી ગયું હતું, એટલે કે નોકરી છૂટી ગયેલી. અને નાની આમ ઓડ જોબ કરતો હતો, પ્લમ્બિંગ ને બધું એને ફાવતું હતું. અંદર આવ્યો ને એને ગમ્યું અને બધા કામ કરતા હતા, એટલે 2-3 જણા પૂછ્યું કે તને શું પગાર આપે છે, એને કે હું નોકરીમાં જોડી જાઉં, કે બધા કીધું કે અહીં તો બધા અમે સ્વયંસેવકો છીએ, અમે બધા સેવા કરીએ છીએ. પછી એને ગમ્યું, ભાવતું કે કેન આઈ જોઈન યુ, તો કે હા આવો તમે સેવા કરવા માટે. તે તો આમ ટી શર્ટ કાઢીને ગોઠવી ગયો, ચડ્ડી પહેરીને રંધો મારવા માટે. અને બધા એનું કામ જોયું કે મારો કામ બહુ સરસ કરતો હતો અને કારીગર હતો એક નંબરનો, લાકડાનું કામ એ ફાવે, લોખંડનું ફાવે, પ્લમ્બિંગ એ ફાવે, અને ઇલેક્ટ્રિકલ એ ફાવે, એવરીથિંગ બધું જ એમને ફાવતું હતું. કે કાલથી આવું, તો કે આવજે, રોજ આવતો થઈ ગયો. અને આખા દિવસમાં 5 માણસ ભેગા થઈને જે કામ કાઢે ને એકલો કાઢતો હતો કામ. અને હાઈટ બોડી 7 ફૂટનો, આમ કાળો જાયન્ટ, રાક્ષસી શરીર હતું એનું, પણ જબરજસ્ત કામ કરતો હતો. એને ગમતું હતું, હિન્દુ ચર્ચ ઇઝ ગુડ, હિન્દુઓનું ચર્ચ બહુ સારું બને છે, મંદિર બોલતા તો આવડે નહીં, ટેમ્પલ. અરે બીજું એને રોટલી ફાઈ ગઈ હતી, રોડ આટલી થપ્પી ભરીને બપોર રોટલી ખાઈ જતો હતો. 2 એને સેટિંગ આવી ગયા હતા બરોબર, પણ આમ કાળિયાઓ જેમ અલમસ્તા હોય આમ એવી રીતે અલમસ્ત હતો. સંતો સાથે આત્મીયતા થઈ ગઈ, એક બ્રહ્મવિહારી સ્વામી સાથે બહુ મિત્રતા થઈ ગઈ. એક દિવસ ત્યાં સંતો ત્યાં હતા, તેને બ્રહ્મવિહારી સ્વામી બોલાયા અને આમ ગાતરિયું આમ ગળેથી પકડ્યું મેલવીને બ્રહ્મવિહારી સ્વામીનું, અને એક હાથે પકડીને ઊંચા કરી દીધા અને આખા હવામાં 2 વાર હલાયા અને પછી મૂક્યા નીચે. એ કે યુ સાધુઝ આર વેરી વીક, તમે બધા સાધુઓ છો ને બહુ વીક છો. એટલે બ્રહ્મવિહારી સ્વામી કે વી સાધુ, અમે કંઈ વીક નથી, અમે બહુ સ્ટ્રોંગ છીએ. આટલું બોલ્યા ને તમે મેળવીને સીધો ટેબલ ઉપર હાથ મૂકી દીધો, હેન્ડ પાવર, હાથ લડાવવા માટે. બ્રહ્મવિહારી સ્વામી કે હું ફિઝિકલ સ્ટ્રેન્થની વાત નથી કરતો, હું મેન્ટલ અને ઇમોશનલ સ્ટ્રેન્થની વાત કરું છું, માનસિક તાકાતની વાત કરું છું. તો કે વોટ ઇઝ દેટ? બ્રહ્મવિહારી સ્વામી કે હું 81 સાલથી સાધુ થયો, આજે 1995 છે, 15 વર્ષથી આઈ હેવ નોટ ટચ્ડ મની, આઈ હેવ નોટ સ્પેન્ડ મની, હું પૈસાને અડ્યો નથી અને મેં મારી રીતે પૈસા વાપર્યા નથી. તો કે શું વાત કરો છો? આટલું બોલે તરત એને બ્રહ્મવિહારી સ્વામીના ધોતિયા ઉપર અંદર ગાતરેમાં હાથ નાખી દીધો. ખીસું ક્યાં? ખીસું જોવા માટે. બ્રહ્મવિહારી સ્વામી ક્યાં ખીસું છે, આમાં પૈસા જ ના હોય. તો કે યુ હેવ નોટ ટચ મની, પૈસાને તમે સ્પર્શ નથી કર્યો? તો કે ના. પહેલો પ્રશ્ન મેલવીને પૂછ્યો આ જાણ્યા પછી, શું? કે વોટ ઇફ યુ વોન્ટ ટુ ઈટ આઈસ્ક્રીમ, તમને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય તો? બ્રહ્મવિહારી સ્વામી કે આઈસ્ક્રીમ ખાવાનું મન થાય જો ઠાકોરજીના થાળમાં થયો હોય અને ભંડારીના રેફ્રિજરેટરમાં પડ્યો હોય અને ભંડારીને પૂછીએ અને આપે તો ખાઈએ, નહીં તો લોટો પાણી પીને હુઈ જવાનું, 2 માળા ફેરવીને આઈસ્ક્રીમ થઈ ગયો. પેલાને તો આશ્ચર્ય થયું, માય ગુડનેસ. બ્રહ્મવિહારી સ્વામી કે ધીસ ઇઝ 50% શોક, હજી હું બીજો એના કરતા મોટો શોક તને આપું, બી પ્રિપેર્ડ, તૈયાર રહેજે. તો કે હા. બ્રહ્મવિહારી સ્વામી કે 81 થી મેં દીક્ષા લીધી, 1995, 15 વર્ષ થયા, આઈ હેવ નોટ ટોક ટુ અ વુમન, નોટ ઇન્ટેન્શનલી લુક્ડ એટ અ વુમન. આમ આંખ પડી થઈ ગઈ. બ્રહ્મવિહારી સ્વામી કે મેં સ્ત્રી સાથે વાત નથી કરી, જાણી જોઈને સ્ત્રી સામે જોયું નથી, એનો સ્પર્શ નથી કર્યો. તો પહેલો પ્રશ્ન એને શું પૂછ્યો ખબર છે? જેમ પેલો પૈસાની વાત આવી ત્યારે આઈસ્ક્રીમનો પૂછ્યો, અને આની વાત આવી ત્યારે પહેલો પ્રશ્ન શું પૂછ્યો? યુ ડોન્ટ હેવ અ વાઇફ ઓર અ ગર્લફ્રેન્ડ, કે તમારી પત્ની કે ગર્લફ્રેન્ડ નથી? બ્રહ્મવિહારી સ્વામી કે પત્નીની ગર્લફ્રેન્ડની ક્યાં વાત કરે છે, હું કહું છું એ સાંભળને. અત્યંત આશ્ચર્ય થયું. તો કે સિન્સ હાઉ મેની યર્સ?
15 યર્સ કે બ્રહ્મવિહારી સાંઈ માથું પકડીને ઉભા પગે બેસી ગયો. નો નો નો, આ તો કે શક્ય જ નથી, આ લોકો માટે તો શક્ય જ નથી ને, આખા પશ્ચિમ જગત માટે. મેલવિન કે હું તો અહીંયા આખો દિવસ તમારા હિન્દુ ચર્ચમાં સર્વિસ આપું છું, પણ સાંજે 6 વાગે ને એટલે આઈ હેવ ટુ ગો ટુ માય ગર્લફ્રેન્ડ, મારે એને મળવા જવું જ પડે, નહીં તો મારો કાર્યક્રમ બધો પૂરો થઈ જાય. અને કે 15 વર્ષથી તમે આ રીતે રહો છો? ઉભો થઈ અને બ્રહ્મવિહારી સાંઈનો હાથ પકડીને શેક કરવા માંડ્યો. યુ આર સ્ટ્રોંગ કે તમે મારી કરતા વધારે શક્તિશાળી છો. આ પ્રસંગ બન્યો પછી એને ધીમેથી, હોશિયાર હતો બુદ્ધિશાળી, ધીમેથી બ્રહ્મવિહારી સ્વામીને કે દેટ બિગ મેન એટલે કોની વાત કરતો હતો? પ્રમુખ સ્વામીની. કે પેલા મોટા માણસ, મોટા મોટા ફોટા છે એનું કેવું? બ્રહ્મવિહારી સ્વામી કે ગુરુ 16 ની પાળે છે એટલે બધા 2 ની પાડીએ છે. હી ઇઝ 100%. ડોન્ટ ટેલ મી. તો કે યસ. એટલે પછી બ્રહ્મવિહારી સાંઈ કે એઝ અ ફ્રેન્ડ યાર હું તમને એક વાત કરું. તો કે શું? એ આવે ને ત્યારે એક વાત મને એની સાથે આમ પર્સનલ ઓડિયન્સ આપજો ને, એને ભેગા કરજો ને, એકવાર મને મળાવજો ને, મારે એમને મળવું છે. કે સારું. પછી તો બધી બિચારો સેવા 4 મહિના ખરેખર બહુ સારી સેવા કરી. અને રોજ બ્રહ્મવિહારી સાંઈ જોઈને ત્યારે કે બિગ મેન, બિગ ગુરુ એ આવે ને એટલે મને એકવાર ભેગો કરજો. બ્રહ્મવિહારી સાંઈ કે હા કરીશું. અને સ્વામી આવ્યા થોડા દિવસો પહેલા. અને પછી હવેલીને બધું નિરીક્ષણ કરવા માટે બધા દૂર ઉભો ઉભો પેલો રંધો મારતો હતો. એટલે બ્રહ્મવિહારી સાહેબ બોલ્યા મેલવિન કમ યાર. એટલે દોડતો આવ્યો. હવે તો કદાવર શરીર, ટી શર્ટ બીશર્ટ કાઢીને કામ કરતો હતો, ખાલી શોર્ટ્સ પહેરીને, ચડ્ડી પહેરીને, અને સીધો સ્વામી પાસે એને ઉભો રહી ગયો એકદમ નજીક. તો સ્વામી તો પેલો ડુંગરો જોતો ને આમ જોતા હતા એની સામે, ડુંગરાની સામે જોતા ને આમ જોતા હતા સ્વામી તો. એટલે બ્રહ્મવિહારી સ્વામી આમ ઊંધો હાથ એના પેટ ઉપર માર્યો આમ પાછળ, કે ગો બેક, આમ થોડો પાછો જાય ને તને બરોબર તારી સાથે વાત કરી શકે. પછી આમ થોડો પાછળ ગયો ને પછી આમ સ્વામીને આમ પ્રોપર આઈ કોન્ટેક્ટ થયો. બાપા પણ હસતા હતા. પછી સ્વામી કે બ્રહ્મવિહારી સાંઈ કે સ્વામી આમ મેલવિન છે. એટલે સ્વામી આમ હાથ ઊંચો કર્યો એટલે બાપા પાસે સેજ આમ નમ્યો. તો સ્વામી તો આમ આમ આશીર્વાદ આપ્યા. બ્રહ્મવિહારી સાંઈ પાછી ટપલી મારી નીચો નમ. પણ એને ગમે, એને 4 મહિનામાં સેટ થઈ ગયું હતું સંતોને પગે લાગવું આ તે બધું. નીચો નમ કર્યું વ્યવસ્થિત બાપાના ચરણ સ્પર્શ કર્યા. બાપા બહુ જ રાજી થયા. સ્વામી 2-3 વખત ધબ્બા માર્યા. પછી બ્રહ્મવિહારી સ્વામી આખા પ્રસંગની બધી વાત કરી. આજે આખો પ્રસંગ બની ગયો ને, એને જે આ પ્રશ્નો પૂછ્યા ને પછી આ બધી વાત થઈ. અને એના એની સેવાની પણ વાત કરી. સ્વામી 4 મહિના એકદમ નિસ્વાર્થ ભાવે, એક પણ પાઉન્ડ લીધા વગર, 2-3 વખત આપણે કીધું તો પણ એને ના લીધું. ખાલી બપોરે એક ટાઈમ અહીંયા જમે છે, બાકી સવારે 8 થી રાત્રે 8 સેવા કરે છે. અને નિસ્વાર્થ ભાવે સેવા કરી છે. બધા સંતોના અંતરમાં ભાવ હતો. સ્વામી બહુ રાજી થયા. ફરી વખત એને તબ્બા માર્યા. સ્વામી કે તે મહારાજનું કામ કર્યું છે, તે મહારાજ તારું કામ કરી નાખશે. પછી સ્વામી કીધું તને આને આદે અક્ષરધામ મળશે. એ બધા આશીર્વાદ આપ્યા. વાત તો બધી સાંભળી રહ્યો. પછી ધીમેથી બ્રહ્મવિહારી સ્વામીના કાનમાં કે કેન આઈ આસ્ક હિમ ધેટ ક્વેશ્ચન, હું પેલો પ્રશ્ન એમને પૂછું. પાછો આમ છે ને વિવેકી હતો એમ કે આવા મોટા માણસને પૂછતા પહેલા આપણે જરા પરમિશન લેવી જોઈએ. બ્રહ્મવિહારી સ્વામી કે આ પૂછ. સ્વામીએ પૂછ્યું. સ્વામી કે શું પૂછે છે? બ્રહ્મવિહારી સ્વામી કે બાપા આવો આવી પ્રશ્નોત્તરી અમારે થયેલી અને એની ઈચ્છા હતી કે મારે બિગ મેન એટલે આપ આવો ત્યારે આપને પણ આ પ્રશ્ન પૂછવો છે. સ્વામી કે પૂછો ને જે પૂછવું હોય. એ મેલવિને પૂછ્યું કે આસ્ક યોર ગુરુ સિન્સ હાઉ મેની યર્સ હી હેઝ બીન ફોલોઈંગ ધીસ સ્ટ્રિક્ટ રૂલ, કે કેટલા વર્ષથી તમારા ગુરુ પણ આ સ્ત્રીનો ત્યાગ રાખે છે, આ બ્રહ્મચર્ય વ્રત પાળે છે. એને અંગ્રેજીમાં પૂછ્યું. એટલે બ્રહ્મવિહારી સ્વામીએ એને સીધો જવાબ આપ્યો. કારણ કે એને પૂછ્યું તું બ્રહ્મવિહારી સ્વામીને, સીધું બાપાને નહીં. બ્રહ્મવિહારી સ્વામી કીધું કે 18 વર્ષની ઉંમરે એમને દીક્ષા લીધેલી અને આજે એમની ઉંમર 75 વર્ષની છે. આ 95 સાલનો પ્રસંગ એટલે સ્વામીની ઉંમર 75 વર્ષની એટલે કે છેલ્લા લગભગ 57 વર્ષથી પ્રમુખ સ્વામી મારા નિયમ પાળે છે. આવું ઇંગ્લિશમાં બોલ્યા. પણ 57 બોલ્યા ને એની પરથી સ્વામી તો અત્યંત ઇન્ટેલિજન્ટ છે, બાપા તો અત્યંત બુદ્ધિશાળી છે. 85 વર્ષની ઉંમર આજે પણ એમની બુદ્ધિ અત્યંત તેજસ્વી છે. એ આપણે આવતા દિવસોના પારાયણમાં જોશું કે શ્રીજી મહારાજની બુદ્ધિ કેટલી તેજસ્વી હતી. આ લોકની દ્રષ્ટિએ એટલી જ આ લોકની દ્રષ્ટિએ પ્રમુખ સ્વામી મહારાજની બુદ્ધિ પણ અત્યંત તેજસ્વી છે. એમાંય ફાઇનાન્સ, કન્સ્ટ્રક્શન ને લીગલ ત્રણ તેમની માલિકીના ડિપાર્ટમેન્ટ કહેવાય. આઉટરાઇટ માલિકી. 6 ચોપડી ધોરણ ભણેલા છે પણ કન્સ્ટ્રક્શનની વાત આવે, ફાઇનાન્સની વાત આવે, મની એન્ડ લીગલ ત્રણમાં તો એ માહેર છે. 10 વકીલોને ઉભા રાખી દે, 10 ફાઇનાન્સર્સને ઉભા રાખી દે અને 5 એન્જિનિયરો અને 2 બિલ્ડરો ઉભા અને બધા ઉભા રહી જાય એમની ક્વેશ્ચનેર, એમની પ્રશ્નોત્તરી શરૂ થાય ને તો. અને એક વાર જોવે ને બાંધકામ સામેને જજમેન્ટ આપી દે. અત્યંત બુદ્ધિશાળી છે. એટલે એ વાત આપણે આગળ જોશું પણ આ તો આપણે વચ્ચે વાત થઈ. પણ પેલું 57 શબ્દ સાંભળો ને સ્વામીને બધો અંદાજ આવી ગયો કે શું કહે છે. સ્વામીએ બ્રહ્મવિહારી સાંઈને હાથ પકડ્યો. સ્વામી કે બ્રહ્મવિહારી એને કહો 57 વર્ષથી નહીં 75 વર્ષથી આ નિયમ ચાલે છે. શ્રીજી મહારાજે લખ્યું છે ને મધ્યના 35માં આપણે જે પહેલા વાત થઈ
કે અમે માતાના ગર્ભમાં આવ્યા તે મોર પણ આત્માને દેખતા, માતાના ગર્ભમાં આવ્યા ત્યારે પણ અમારે આત્માનું દર્શન હતું અને આજે પણ છે. કહેતા પોતે અનાદિ સિદ્ધ પુરુષ છે, એમ આ પણ અનાદિ સિદ્ધ પુરુષ છે, એમને કોઈ પણ ઠેકાણે આ લોકમાં પ્રીતિ નથી. તો જો આ સ્વામીના જીવનની આ બહુ જ મોટી વિશેષતા આપણને દેખાય છે અને એની માટે કોઈ બાંગછોડ નહીં. આ નિયમ માટે તો પ્રમુખ સ્વામી ઇઝ વેરી સ્ટ્રિક્ટ. સ્ત્રી અને ધનના ત્યાગ માટે પ્રમુખ સ્વામી મહારાજ અત્યંત અત્યંત અત્યંત સ્ટ્રિક્ટ છે, એમાં કોઈ ચૂક આવવા ના દે. એ કોઈ દેશ પ્રદેશમાં ફરે છે પણ આ નિયમમાં ફેર નહીં. 1980 સાલમાં ગુજરાતના બે મૂળધન્ય સાહિત્યકારો નાનુભાઈ દવે અને ઈશ્વર પેટલીકરે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર એક પત્ર લખ્યો કે અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની બોલબાલા બહુ જ છે, હજારો લોકો દિન પ્રતિદિન તમારા સંપ્રદાયમાં જોડાય છે, હજી જો સંપ્રદાય દેશ પ્રદેશમાં વધારે ફેલાવવો હોય તો અમારું એક સૂચન છે, અમે તો દુનિયાના ઘણા બધા સાહિત્યો ઘણા બધા સંસ્કૃતિના વાંચેલા છે, તો અમે તમને એક નાની સલાહ એ આપીએ છીએ કે તમારા સંપ્રદાયમાં સાધુ અને સ્ત્રીની જે મર્યાદા છે એ તમે થોડી ઘટાડી નાખો. બહેનો છે એ સંતોના દર્શન કરી શકે, ચરણ સ્પર્શ કરી શકે, એવું તમે કંઈક કરો, વિચારજો તમે. એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજ ઉપર પત્ર લખ્યો. પ્રમુખ સ્વામી મહારાજે જે વર્તો પત્ર લખ્યો છે, સ્વામી કે અમે તો સાધુ છીએ અને ભગવાન સ્વામિનારાયણના આપેલા નિયમ રાખીએ છીએ. ભગવાન સ્વામિનારાયણે પોતે સમજી વિચારીને સાધુ માટે નિયમ મૂકેલા છે. અને ત્રીજી વાત લખી કે સત્સંગ વધવો એ તો ભગવાન સ્વામિનારાયણના હાથની વાત છે, એમની ઈચ્છા હોય તો સત્સંગ વધે, એમની ઈચ્છા ના હોય તો સત્સંગ ન વધે. અમે ખૂણે બેસીને એકલા ભજન કરશું પણ અમારે ભગવાન સ્વામિનારાયણનો નિયમ લોપવો નથી. બહુ સ્પષ્ટપણે આવા બે મોટા સાહિત્યકારે જણાવી દીધું. 1996 પ્રમુખ સાહેબ મહારાજ અમેરિકામાં હતા, તે વખતે એક દિવસ ન્યુયોર્કમાં જમતા હતા ત્યારે ગિરીશભાઈ આપણે ત્યાં ન્યુયોર્કમાં પીઆર ડિપાર્ટમેન્ટના હેડ છે, એક બહુ સારા સમાચાર લઈને આવ્યા કે બાપા યુનોના સેક્રેટરી જનરલ અત્યારે કોફી અનાન છે, એ વખતે આફ્રિકાના બુટ્રોસ ગાલી હતા, કે બુટ્રોસ ગાલી એ આપણી યુવક મંડળના કાર્યક્રમમાં પરમ દિવસે આવવાના છે. બધા રાજી થઈ ગયા સંતોરી ભક્તો, કારણ કે આ કક્ષાની વ્યક્તિ, આવી મોટી વ્યક્તિ આપણી સભામાં આ કક્ષાની પહેલી વાર આવતી હતી, અમેરિકાના પ્રેસિડેન્ટ જેટલીની પોસ્ટ કહેવાય. બધા રાજી ગયા. સ્વામી આમ જમતા હતા અને એમના મોઢા ઉપર તો કોઈ ફેર જ ના પડ્યો. જમી રહ્યા પછી વિવેક સાગર સ્વામી, કેસી પટેલ અને ગિરીશભાઈને ત્રણને બાપાએ બોલાવ્યા. સ્વામી કે આવા મોટા માણસ આવે તો બધી વ્યવસ્થા ઘણી કરવી પડશે આપણે. ગિરીશભાઈ કે અમે બાપા બધી જ વ્યવસ્થા કરશું. સ્વામી કે કેટલું રોકાવાના? તો કે બાપા એકાદ કલાક રોકાશે. સ્વામી કે એમ? તો કે હા. સ્વામી કે એને કીધું છે બોલે સભામાં? તો કે હા સ્વામી, સભામાં બોલશે પણ ખરા. અને પછી સ્વામીએ આપણી ભાષામાં કોથરામથી બિલાડું કાઢ્યું. સ્વામી કે આવા મોટા માણસ હોય ને એમાં સેક્રેટરી તરીકે કાયમ બાય જ ભેગી ફરતી હોય, તમે તપાસ કરી? ગિરીશભાઈ કે સ્વામી એવી તપાસ નથી કરી પણ આપણે જોઈ લેશું ને, એવું હશે તો વાત કરશું. સ્વામી કે જુઓ, પાછી એ બાઈ ભેગી હોય અને ચા કરતા પછી કેટલી ગરમ હોય, એને પાવર વધારે. હું આટલા મોટા સાહેબની સેક્રેટરી છું. સાહેબ કે એને પછી આપણે બાર ઠાકોરજીના દર્શન કરીને ત્યાં બેસાડી રાખીએ તો એને ખોટું લાગે કે સાહેબને અંદર લઈ ગયા અને મને ના લઈ ગયા. અને એ વખતે પાછું બરોબર આપણી સંસ્થાને યુનોમાં જે કન્સલ્ટેટિવ સ્ટેટસ મળ્યું છે એની કાર્યવાહી ચાલતી હતી, પેપર્સ ચાલતા હતા, યુનોમાં આપણે રિપ્રેઝન્ટેશન મળવાનું હતું. સ્વામી કે હવે આ મોટી સેક્રેટરી છે ને આ સાહેબ ફાઇનલ ઓથોરિટી છે, આપણને યુનોમાં એન્ટ્રી આપવી કે નહીં, હવે કંઈક જુદું ભરાવે તો પાછું સાહેબનું મન ફેરવી નાખે. એમ કે મૂકો ને માથાકૂટ. ગિરીશભાઈને બધાને એમ થયું કે સ્વામી અમે તપાસ કરીને તપાસ કરી ખરેખર એવું નીકળ્યું. સ્વામી હું કહેતો ને કે આવું જ હોય. સ્વામી કે પાછી ચાંપલી હોય ને અહીં બેસીને લખે ને ત્યાં લખે ને આમ કરે ને એવું બધું. ગિરીશભાઈ કે સ્વામી પણ હવે આપણે તો આવું કહેવાઈ ગયું છે ને, હવે આટલા મોટા માણસને ના કેવી રીતે પાડીએ, એને તો એના કાર્યક્રમમાં લખી નાખ્યું છે. તો સ્વામી કે કહી દો કે સ્વામી બીમાર છે, સભામાં પોતે જ નથી આવવાના, એટલે તમે ના આવતા. બોલો, કોઈ પણ ભોગે નિયમનો લોપ તો નહીં જ. ગિરીશભાઈ કે પણ બાપા તમે બીમાર તો ક્યાં છો? બીજા લોકોને મળતા હોય ને ક્યાંકથી સમાચાર એમને પહોંચે કે પ્રમુખ સાહેબ બીમાર નથી તો આપણું કેટલું ખરાબ દેખાય. સ્વામી કે તો આપણે હ્યુસ્ટન ક્યારે જવાનું છે? તો કે બાપા આપણે હ્યુસ્ટન મંગળવારે. સ્વામી કે આપણે કાલે હ્યુસ્ટન જતા રહીએ, ટિકિટ કઢાવી લો, કહેજો કે સ્વામીને અચાનક કાર્યક્રમ બદલી ગયો, હ્યુસ્ટન જતા રહ્યા, પોતાનો કાર્યક્રમ ફેરવવા તૈયાર થઈ ગયા. પણ પછી તો એમને ના પાડીને સમજી ગયા, બધું પતી ગયું. પણ ઘણા ધર્મગુરુઓને એવું હોય છે, વેન યુ આર ઇન રોમ યુ મસ્ટ બી રોમન, તમે રોમમાં જાઓ તો રોમન થઈ જાઓ. ઘણા ક્રાંતિકારી સંતો હોય છે, આજની તારીખમાં પણ છે, ગુજરાતના કહેવાતા ક્રાંતિકારી સંતો બધા લોકસાગરને તીરે તીરે કોલમ આખી લખે છે દિવ્ય ભાસ્કરમાં, અને બધા ક્રાંતિકારી વિચારો રજૂ કરે છે. પણ એમની આત્મકથામાં લખ્યું કે હું કેનેડામાં ગયો, ટોરન્ટોમાં કેબમાં બેઠો, કેબ એટલે ટેક્સી, અને મને ડ્રાઈવરે પૂછ્યું કે તમારી સાથે બીજા કોઈ કો પેસેન્જરને લઉં તો ચાલશે? તો કે આ ચાલશે, મારે અડધું ભાડું થઈ જશે બીજા કોઈ પેસેન્જર જોડાય તો, એ જ રૂટ ઉપરના.
અને કોઈ બાઈ છે કેનેડિયન, એને પેસેન્જર તરીકે લીધા અને અમારે વાર્તાલાપ થયો અને પરિચય થયો અને પછી અમે એકબીજાને ચુંબન કરી લીધું. લો, ગુજરાતના ક્રાંતિકારી સંત છે, ભગવા કપડાં પહેરે છે. હમણાં તો ઝી ચેનલ ઉપર એમનો ઇન્ટરવ્યુ હતો અને એમને પૂછ્યું કે તમારા જીવનમાં તમને કોઈ અફસોસ? તો કે હા. શું? તો કે હું સાધુ થયો. એ અને લોકસાગરને તીરે તીરે સંપ્રદાય, દીક્ષા, ઉત્સવ સમયનું આયોજન એનું ખંડન કરે. એટલે જો લોકોને એવું હોય છે કે વેન યુ આર ઇન રોમ યુ મસ્ટ બી રોમન, તમે પરદેશ ગયા પરદેશી થઈ જાઓ. પ્રમુખ સ્વામી મહારાજ એવું નથી કે પરદેશ ગયા પરદેશી. એક જ ડ્રેસમાં પ્રમુખ સ્વામી મહારાજ 85 વર્ષ રહ્યા. એક જ ડ્રેસમાં દુનિયાના 60 દેશોમાં ફર્યા. એક જ ડ્રેસમાં ઇન્ડિયાથી અમેરિકાથી માંડીને બધા મહાનુભાવોને મળ્યા. કોઈ એમને ફેરફાર થયો? એમને કોઈ દિવસ એમ ન થયો કે હવે આનો શેડ થોડોક બદલું? એવું થયું? અને તમે એક જ પ્રકારના કપડાં અઠવાડિયે પહેરી જુઓ, બે જણા તમને એમ પૂછશે પતિ ગયું, બસ ખાલી થઈ ગયો. બીજા બે જણા શું પૂછશે? ગયું. અને બીજા બે જણા ધોળા પહેર્યા શું પૂછે? કે હવે પોલિટિક્સ, ખાદી શરૂ કરી? કેટલી જાતના લોકો પૂછશે. એક પ્રકારના કપડાં પહેરવામાં લોકોને કેટલો બધો સમાજમાં પ્રશ્ન હોય, એ પણ આટલી મોટી ડિગ્નિટરી. પ્રમુખ સ્વામી એક આંતરરાષ્ટ્રીય વિભૂતિ, ઇન્ટરનેશનલ પર્સનાલિટી છે. એક જ કપડામાં પ્રમુખ સ્વામી મહારાજ ફર્યા છે. પોપ જ્હોન પોલને મળવાનું હતું 1984 સાલમાં વેટિકનમાં. આગલા દિવસે રોઈટર્સે પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્ટરવ્યૂ લીધો અને પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું પહેલો પ્રશ્ન કે તમે પોપ સાથે શું ચર્ચા કરશો? સ્વામી કે જો એ પણ એક ધર્મગુરુ છે અને અમે પણ ધર્મગુરુ છીએ, તો મારે ધર્મ સંબંધી ચર્ચા થશે. શોર્ટ એન્ડ સ્વીટ સ્વામી જવાબ આપતા હતા. સ્વામીના જવાબ છે ને બહુ શાર્પ હોય છે, કોઈ પણ જગ્યાથી પકડાય નહીં. બીજા ધર્મગુરુ હોય તો કદાચ બોલી જાય તો છાપામ છે બાકી ના, અમે પોલિટિક્સની ચર્ચા કરશું, નાની કરશું, નથિંગ, ધર્મની ચર્ચા કરશું. ઇમિડિયેટ નેક્સ્ટ ક્વેશ્ચન કે આર યુ ગોઈંગ ટુ મીટ ધ પોપ ઇન ધીસ ડ્રેસ? આ ડ્રેસમાં તમે મળવાના છો પોપને? સ્વામી કે વિવેકજીવન સ્વામીએ ભાષાંતર કર્યું કે આવું તમને પૂછે છે. સ્વામી કે અમે તો આ જ ડ્રેસ પહેરીએ છીએ વર્ષોથી, અને 200 વર્ષથી ભગવાન સ્વામિનારાયણ સાધુ માટે આ જ ડ્રેસ નક્કી કર્યો છે, એટલે અમે તો આ ડ્રેસમાં મળવાના. વિવેકજીવન સ્વામીએ અંગ્રેજી ભાષાંતર કરીને એમને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ આવું ક્યાં છે? તો પેલાને બહુ આશ્ચર્ય થયું. પેલા માથું ખંજવાડતા ખંજવાડતા પેલો રિપોર્ટર કે ઓ આઈ થોટ કે ધીસ વોઝ યોર નાઇટ ડ્રેસ. પેલા સિલાઈ વગરનું લૂઝ લાગે ને, એટલે કે આ નાઇટ ડ્રેસ હશે કે? સ્વામી કે એને કહો નાઇટ ડ્રેસ નથી, આ ડે ડ્રેસ છે, 24 કલાકનો ડ્રેસ છે કે આ જો. એટલે એક જ ડ્રેસમાં ફર્યાએ તો જો આ એમનું કહેવાનું કે એમની વૃત્તિઓ આટલી બધી સંયમમાં છે. તો જો શ્રીજી મહારાજ આ પ્રથમના 18મા વચનામૃતમાં વાત કરી છે કે મારા મન ઇન્દ્રિયો અંતકરણને હું પકડી લઉં છું એવું પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય છે, ત્યારે આજે પારાયણના પ્રથમ દિવસે આપણે વ્યક્તિત્વના બે પાસા જોયા કે શ્રીજી મહારાજે એક સાધક તરીકે પોતે જે ભૂમિકા ભજવીને આપણી માટે આદર્શ બેસાડ્યો છે, એવી જ ભૂમિકા પ્રમુખ સ્વામી મહારાજે પણ સાધક તરીકે ભજવી છે. અને બીજું, શ્રીજી મહારાજ જેવા નિર્વિકારી અને નિર્વિષય હતા, એવા જ નિર્વિકારી અને એવા જ નિર્વિષયી આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ છે. આવતીકાલે પારાયણમાં બીજા દિવસે શ્રીજી મહારાજની જેવી વિશાળ કલ્યાણ ભાવના હતી, એવી જ વિશાળ કલ્યાણ ભાવના પ્રમુખ સ્વામી મહારાજની છે, એ પણ આપણે બંનેના, મહારાજ અને સ્વામીના પ્રસંગો દ્વારા પણ જોઈશું. અને બીજું વ્યક્તિત્વનું પાસું આવતીકાલે કે શ્રીજી મહારાજ જેવા ભક્તવત્સલ હતા, એવા જ ભક્તવત્સલ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ છે, એ બે પાસા આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.

0: जय, शास्त्री जी महाराज नी जय, योगी जी महाराज नी जय, प्रमुख स्वामी महाराज नी जय, बीएपीए शताब्दी महोत्सव नी जय। प्रसिद्ध मराठी संत कवि ज्ञानेश्वरे एवी वात लखी छे के भगवान ने मापवा ये आकाश ने गलेफ चढ़ावा जेवू काम छे। ओशिका ने माणस गलेफ चढ़ावी शके, परंतु आकाश अमर्यादित छे एटले एने कदापि गलेफ चढ़ावी शकाय नहीं। एवी रीते भगवान ने पण मापवा एवू अशक्य कार्य छे। कोई शहरनी अंदर घणीवार प्रतिष्ठित व्यक्तिओ आववानी होय त्यारे एने आवकारवा माटे कलात्मक कमानो उभी करवामां आवती होय छे। વ્યક્તિને આવકારવા માટે કમાન ઊભી થઈ શકે, પરંતુ સદીઓથી જે સૂર્ય તપી રહ્યો છે એ સૂર્યના કિરણને આવકારવા માટે કોઈ કમાન ક્યારેય ઊભી થઈ શકે નહીં, કારણ કે એક સાથે હજારો ઠેકાણે સૂર્યના કિરણો પહોંચી જતા હોય છે। કઈ બાજુથી એને વધાવવા, કઈ બાજુથી એને આવકારવા? માઇલોની ગણતરી રાખ્યા વિના જે પવન સદાય એના માટે વહેતો રહ્યો છે એને હજી સુધી કોઈ કેદમાં પૂરી શક્યું નથી, કારણ કે પવન સર્વતોગામી છે, સર્વત્ર વ્યાપી જતો હોય છે। તો ભગવાનનું સર્જન આ સૂર્ય, આ પવન, આ આકાશ એ જેમ માપની માયામાં ફસાઈ શકે એમ નથી, એવી જ રીતે એને સર્જનારા ભગવાન અને ભગવાનને અખંડ ધારણ કરનારા સંત એમનું વ્યક્તિત્વ પણ એવી જ પ્રકારનું હોય છે કે જે કદાપી માપની માયામાં આપણે બાંધી શકીએ નહીં, સીમાઓની અંદર આપણે એને પૂરી શકીએ નહીં। આજે જેની વાત આપણે કરવા માટે જઈ રહ્યા છીએ, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું વ્યક્તિત્વ પણ એવી જ પ્રકારનું હતું। એમના વ્યક્તિત્વની વાત કરવી એ પણ આકાશને ગલબ ચડાવવા જેવું કામ છે। બાલ્યકાળથી શાસ્ત્રીજી મહારાજની પ્રતિભા એવી હતી કે મોટા મોટા લોકો એમને જોઈને ચકિત થઈ જતા। 7 વર્ષની નાની ઉંમરના એ ડુંગર ભગત જ્યારે મેળાવની શેરીઓમાંથી નીકળતા ત્યારે ગામના પ્રતિષ્ઠિત મહાનુભાવને થઈ જતું કે આ ડુંગર મારા ઘેર રહેતો સારું। ગામના પ્રતિષ્ઠિતે એને પોતાના ખર્ચે અંગ્રેજી શાળાઓની અંદર ભણાવીને મોટો અમલદાર બનાવવાના કોડ સેવતા 7 વર્ષની ઉંમરે લોકોને આવું એમનું ઘેલું લાગેલું। 15-17 વર્ષની કિશોર ઉંમર શાસ્ત્રીજી મહારાજની હતી ત્યારે વડતાલ સંસ્થાના બે મહાન ધુરંધરો આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ અને કોઠારી ગોવર્ધનભાઈ બંનેને આ ડુંગર ભગતનું ઘેલું લાગેલું। વિહારીલાલજી મહારાજે મનમાં નક્કી કરી રાખ્યું કે આને મારા મદદનીશ તરીકે મારે રાખવો છે। કોઠારી ગોવર્ધનભાઈએ મનની અંદર ધારી રાખેલું કે આને મારા કોઠારની અંદર મારા મદદનીશ તરીકે રાખવો છે। તો આવા બે મહાન વડતાલ સંસ્થાના ધુરંધર નેતાઓ એને પણ શાસ્ત્રીજી મહારાજની પ્રતિભા, હજી તે 15-17 વર્ષની ઉંમરના જ હતા અને છતાં પણ મોહ પમાડી ગયેલી, પહેલ પડ્યા પહેલા જ જે હીરો પાણીદાર હોય એ હીરા ઉપર પહેલ પડે પછી એની ચમકની અંદર શું બાકી રહે, એમ આ શાસ્ત્રીજી મહારાજ જ્યારે ભગતજી મહારાજ અને વિજ્ઞાનાનંદ સ્વામી જેવા સંતોના યુગની અંદર આવ્યા ત્યારે તેમનો જળહળાટ એ સંસ્થાની અંદર કંઈક ઓર ઝગમગી ઉઠ્યો। મોટા મોટા સંતો, મોટા મોટા મહાન નેતાઓ, મોટા મોટા સાક્ષરો એ પણ શાસ્ત્રીજી મહારાજના દર્શન કરતા, એમનું વ્યક્તિત્વ નિહાળતા અને એ પ્રશંસાના બે બોલ બોલ્યા વગર રહી શકતા નહીં। સતત 25-25 વર્ષથી કોઠારી ગોવર્ધનભાઈએ શાસ્ત્રીજી મહારાજનું જીવન જોયેલું અને 25 વર્ષના પોતાના નિરીક્ષણ પછી એ મહામુત્સદ્દી કોઠારીએ વચન ઉચ્ચારેલા કે વડતાલના 2000 સાધુઓ છે, પરંતુ એની અંદર શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જેવો ધન સ્ત્રીનો ત્યાગી હજી સુધી બીજો કોઈ મેં દીઠો નથી, અને મારી આ વાતની અંદર જો ફેર પડે તો હું મારું માથું ડૂલ કરી નાખ, આવી ખાતરીપૂર્વકની વાત આ કોઠારી ગોવર્ધનભાઈ શાસ્ત્રીજી મહારાજના વ્યક્તિત્વ વિશે કરતા। આ બહુ અઘરું છે, આ વાક્ય આપણે ઘણીવાર સાંભળ્યું હશે, પણ આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે શાસ્ત્રીજી મહારાજનો કેવો અમિટ પ્રભાવ કોઠારી ગોવર્ધનભાઈ ઉપર પડ્યો હશે। કોઠારી ગોવર્ધનભાઈ કોઈ સામાન્ય કોઠારી હતા નહીં, અત્યંત વિચક્ષણ, અતિ બુદ્ધિશાળી, મહામુત્સદ્દી હતા, ઝીણી નજરે વ્યક્તિને જોનારા પુરુષ હતા। સાધુઓ એની આગળ આવીને પોતાની ભૂલો કબૂલ કરે એવું એમનું પવિત્ર વર્તન હતું. અને શાસ્ત્રીજી મહારાજના વિશેનો અભિપ્રાય એમણે કેવળ બે પાંચ દિવસના સહવાસની અંદર આપ્યો નથી, 25-25 વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજનું જીવન જોયું, છતાં પણ શાસ્ત્રીજી મહારાજના વ્યક્તિત્વમાં લેશ પણ એમને કલંક દેખાયું નહીં. ત્યારે ગોરધનભાઈ આ બોલેલા. સંસ્કૃતમાં એવું કહે છે કે પરિચય દોષા ન છાદ્યંતે. જ્યારે વ્યક્તિનો આપણને જેમ જેમ પરિચય થતો જાય તેમ તેમ એ વ્યક્તિના દોષો એ ઢાંકી શકાતા નથી, એ આપણને ખબર પડતી જતી હોય છે. તો શાસ્ત્રીજી મહારાજ એમનું વ્યક્તિત્વ કેવું હશે કે 25 વર્ષ સુધી એમને જોવા છતાં પણ લેશ પણ ફોદો એ શાસ્ત્રીજી મહારાજના વ્યક્તિત્વમાં કોઠારી ગોવર્ધનભાઈને જોવા નહોતો મળ્યો. વડતાલના એક વખતના મહાન વકીલ અને મુંબઈ રાજ્યના પ્રધાન, ગુજરાતી સાહિત્યના સાક્ષર એવા કનૈયાલાલ મુનશી, એ પોતે જ્યારે કેસ થયો વડતાલ સંસ્થા દ્વારા આપણી સંસ્થા ઉપર, ત્યારે વડતાલ સંસ્થાના વકીલ તરીકે કોર્ટની અંદર હાજર રહેલા મહાન ધારાશાસ્ત્રી, વિરોધ પક્ષના વકીલ તરીકે આવેલા, પણ શાસ્ત્રીજી મહારાજનું વ્યક્તિત્વ એમણે જોયું, શાસ્ત્રીજી મહારાજનું જીવન એમણે જોયું, અને સામા પક્ષના વકીલ હોવા છતાં પણ એ કનૈયાલાલ મુનશી જેવા પોતે બોલેલા કે આજે 150 વર્ષ પછી ભગવાન સ્વામિનારાયણ જેવી દિવ્યતા, ભગવાન સ્વામિનારાયણ જેવું જ ઐશ્વર્ય, ભગવાન સ્વામિનારાયણ જેવું જ યોગીન્દ્રપણું એ જો કોઈની અંદર દેખાતું હોય તે આ શાસ્ત્રીજી મહારાજની અંદર દેખાય છે. વડતાલ સંસ્થાએ આ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસને જો બરાબર ઓળખ્યા હોત તો આજે હિન્દુસ્તાનના ઘેર ઘેર સ્વામિનારાયણનું ભજન થતું હોત. તો આ કનૈયાલાલ મુનશીના વાક્યો જે કહેવાય કે વેરી ગાવ વખાણે, નિષ્કુ બ્રહ્માન સ્વામીએ લખ્યું છે કે સાચા શુરારે જેના વેરી ગાવ વખાણે, એમ સામા પક્ષના ધારાશાસ્ત્રી હોવા છતાં પણ શાસ્ત્રીજી મહારાજ વિશે આવી પ્રકારનું આ વિધાન કનૈયાલાલ મુનશીએ કરેલું ત્યારે આપણને શાસ્ત્રીજી મહારાજના વ્યક્તિત્વની કંઈક ઝાંખી થાય છે. દોલતરામ કૃપાશંકર પંડ્યાની હમણાં જ પૂજ્ય મહંત સ્વામીએ વાત કરી, એ પણ પોતે ગુજરાતી સાહિત્યના સાક્ષર હતા, વડતાલ ટેમ્પલ કમિટીના સભ્ય હતા, સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા. એમણે શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે સ્વામી, તમે સિદ્ધાંત વગર કોઈ દિવસ વડતાલ સંસ્થા છોડો નહીં. અંગત રાગદ્વેષ, અહમ મમત્વ, લોભ લાલચ આ બધાને કારણે તમે કંઈ સંસ્થા ત્યાગ કરેવા નથી, કોઈ સચોટ સિદ્ધાંતના માટે તમે સંસ્થા મૂકી છે, તે સિદ્ધાંત તમારો મને સમજાવો. અને શાસ્ત્રીજી મહારાજે એમને અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંતની વાતો કરી. શાસ્ત્રીજી મહારાજની વાતો અટકી ત્યારે દોલતરામ કૃપાશંકર પંડ્યા શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં લડી પડ્યા અને પોતે બોલેલા કે તમે જે કાર્ય કર્યું છે એ કાર્ય કેવું છે? તો ભગવાન સ્વામિનારાયણને જે કાર્ય કરવા માટે ફરી વાર પૃથ્વી ઉપર જન્મ ધરવો પડે એ કાર્ય તમે કર્યું છે, અને અત્યારે તો તમે અક્ષર અને પુરુષોત્તમની ધાતુની મૂર્તિઓ મંદિરમાં પધરાવો છો, પણ ભવિષ્યમાં તમારી મોટપ એટલી બધી વધી જશે કે તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિઓ સિંહાસનની અંદર પધરાવશે. એ વાક્ય એણે પોતે વાત કરેલી. આજે એ દોલતરામના મુખમાંથી નીકળેલી આશ્ચર્યકારી આગાહી 100% વાસ્તવિકતામાં પરિણમી ચૂકી છે. પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રીજી મહારાજના ઉત્તમ અને આદર્શ શિષ્ય એમણે દિલ્હીના અક્ષરધામની અંદર સુવર્ણ સિંહાસનની અંદર શાસ્ત્રીજી મહારાજની સુવર્ણ રસિત મૂર્તિઓ પધરાવી છે. તો આ પ્રકારનું શાસ્ત્રીજી મહારાજનું વ્યક્તિત્વ હતું કે જે શાસ્ત્રીજી મહારાજની વાત સ્વીકારવા સંમત ન હોય એ શાસ્ત્રીજી મહારાજ સાથે ઘડી બે ઘડી વાર્તાલાપ કરે અને આ પ્રકારના ઉદ્ગારો બોલી જાય કે તમારી સોનાની મૂર્તિઓ ભવિષ્યમાં લોકો પધરાવશે. અમદાવાદના મંદિરની અંદર 90 વર્ષના એક પંડિત કૃષ્ણપ્રિયદાસ રહેતા હતા. એમની વિદ્વત્તા એવી હતી કે શંકરાચાર્યને એમણે શાસ્ત્રાર્થની અંદર પરાસ્ત કરેલા. શંકરાચાર્યને હરાવનારે શાસ્ત્રી કૃષ્ણપ્રિયદાસને શાસ્ત્રીજી મહારાજનો સંબંધ થયો. શાસ્ત્રીજી મહારાજ થકી એ સાચી ઉપાસના સમજ્યા અને 90 વર્ષની જૈફ વયે પોતે બોલેલા કે જો મને મારા જીવનમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ ન મળ્યા હોત તો મારા કલ્યાણની અંદર અધૂરું રહી જાત. તો આવી પ્રકારે કોઈ સાધુ હોય કે સદગુરુ હોય કે સાક્ષર હોય કે વકીલ હોય કે વહીવટદાર હોય, ગમે તે ક્ષેત્રની વ્યક્તિ હોય, પણ શાસ્ત્રીજી મહારાજને એ પ્રકારે કોઈ જુએ, એનું જીવન જુએ, એમનો આ વ્યક્તિત્વનો કંઈ સ્પર્શ થોડો ઘણો થાય અને આ પ્રકારના ઉદ્ગારો સરી પડતા ત્યારે આપણને ખ્યાલ આવે આ અવતરણો ઉપરથી કે કેવું પ્રભાવશાળી એમનું વ્યક્તિત્વ હશે. શાસ્ત્રીજી મહારાજની ઉંમર જ્યારે માત્ર 27 વર્ષની હતી એ વખતે જૂનાગઢના એક વયોવૃદ્ધ સદગુરુ નારણદાસ સ્વામી
1: ગુણાતીતાન સાઈના જે પ્રથમ પંક્તિના શિષ્યો કહેવાય, બાલમુકુંદાસ સ્વામી, યોગેશ્વર દાસ સ્વામી, કૃષ્ણચરણ દાસ સ્વામી, એની અંદર આ નારાયણદાસ સ્વામીની પણ ગણના થાય. અને સોરઠની અંદર ખૂબ જ એમનો પ્રભાવ, વચન સિદ્ધ સંત હતા. શાસ્ત્રીજી મહારાજની ઉંમર 27 વર્ષની હતી ત્યારે શાસ્ત્રીજી મહારાજના દર્શન આ વૃદ્ધ સંત નારાયણદાસને થયા. અને નારાયણદાસ સ્વામીએ શાસ્ત્રીજી મહારાજને કહેલું કે છોકરા, તારામાં વિદ્યુત શક્તિ અપાર છે. શ્રીજી મહારાજ એવું કહેતા કે એક એક સાધુ વાંસે લાખ લાખ મનુષ્ય ફરશે, એવો સાધુ હું તને જોઉં છું કે તારી પાછળ ભવિષ્યમાં લાખ લાખ માણસો ફરશે. આ પ્રકારની વાત એમણે પોતે કરીને એથી આગળ પોતે બોલેલા કે શ્રીજી મહારાજ તારી અંદર અખંડ નિવાસ કરીને રહે એવું તારું આ સત્સંગની અંદર પરમ અદ્વૈત સ્વરૂપ છે. તો આવા મોટા ધુરંધર સદગુરુઓ હોય એને પણ કિશોર વયની શાસ્ત્રીજી મહારાજની પ્રતિભા, એની પણ આટલી બધી અસર થઈ જતી. તો આવું શાસ્ત્રીજી મહારાજનું વ્યક્તિત્વ હતું. શાસ્ત્રીજી મહારાજનો એવો પ્રભાવ દરેક ઉપર પડતો, જેમ ગુલાબ હોય એની સુગંધ એ અભણ કે ભણેલો દરેકને અભિભૂત કરી જાય, એ દેશનો હોય કે પરદેશનો હોય, કાળો હોય કે ગોરો હોય, દરેકને ગુલાબ પોતાની સુગંધથી તરબતર કરી દેતું હોય. અત્તરનું પૂમડું એ પડ્યું જ હોય ખાલી, એની પાસે જે કોઈ પણ વ્યક્તિ આવે એ બધાને પોતે સુગંધનો અનુભવ કરાવે. એમ શાસ્ત્રીજી મહારાજનું વ્યક્તિત્વ સદગુણોથી એટલું બધું સુગંધીદાર હતું કે કોઈ પણ વ્યક્તિ એમને ઉપલક દ્રષ્ટિથી જુએ કે અપલક દ્રષ્ટિથી જુએ, પરંતુ શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપની અંદર એ મોહ્યા વિના રહી શકતા નહીં. તો શાસ્ત્રીજી મહારાજ એવા સબગુણ પૂરણ સંત હતા, સકલ કલા કોવિદ હતા. શાસ્ત્રીજી મહારાજની અસર લોકો ઉપર આ થતી એનું કારણ એ શાસ્ત્રીજી મહારાજની સાધુતા હતી. સાધુતાના જે પંચ વર્તમાન મહારાજે સ્વામિનારાયણના ત્યાગીને આપેલા છે એની અંદર પોતાના 86 વર્ષના જીવનની અંદર શાસ્ત્રીજી મહારાજે લેશ પણ ચૂક પડવા દીધી નહોતી. એ સાધુતાનો પ્રભાવ લોકો ઉપર પડતો. હરિલીલામૃતની અંદર દલપતરામ કવિએ લખ્યું છે કે સદ્ધર્મથી વિશ્વ જીતે સુસંત. રાજા તો લશ્કરોથી જગતને જીતતો હોય છે, પરંતુ સંતની પાસે કોઈ સૈન્ય નથી હોતું, કોઈ શસ્ત્ર નથી હોતું, અને છતાં પણ એ સંતનું સામ્રાજ્ય એ લાખો લોકોના હૃદય ઉપર ચાલે છે. તો શેનાથી? તો એણે લખ્યું કે સદ્ધર્મથી વિશ્વ જીતે સુસંત. શાસ્ત્રીજી મહારાજે પોતાના સદ્ધર્મથી, સાધુતાથી લોકો ઉપર આવો પ્રભાવ છોડેલો. પંચ વર્તમાનની અંદર પર્વત જેવા દ્રઢ શાસ્ત્રીજી મહારાજ હતા. 80 વર્ષની ઉંમરે એકવાર શાસ્ત્રીજી મહારાજ અમદાવાદમાં પધરામણી કરવા નીકળેલા ત્યારે અજાણતા શાસ્ત્રીજી મહારાજ જે શેતરંજી ઉપર બેઠેલા એ શેતરંજીના સામે છેડેથી એક નાની બાળકી આવીને પસાર થઈ ગઈ. કોઈની નજર એ બાજુ ગઈ નહોતી, પણ શાસ્ત્રીજી મહારાજ આ જોઈ ગયા. શાસ્ત્રીજી મહારાજ પધરામણી પૂરી કરીને પાછા ઉતારે આવ્યા. 12 વાગે જમવાનો સમય થયો, પણ શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે આજે અમારે જમવું નથી. બધાએ કહ્યું કે કેમ અચાનક? તમારે તો આવી રીતે વૃદ્ધ વય છે અને પધરામણીઓનો દોર અવિરત ચાલે છે, તો તમારે કંઈક તો જમવું જ જોઈએ. શાસ્ત્રી મહારાજ કહે ના. બધાએ ખૂબ આગ્રહ કર્યો ત્યારે શાસ્ત્રી મહારાજે આ વાત કરી કે મહારાજની આજ્ઞા આજે આપણાથી લોપાઈ ગઈ છે, એટલે આજે આપણાથી જમી નહીં શકાય. ત્યારે બધાએ કહ્યું કે સ્વામી, એવું કંઈ હતું નહીં, અને આ પ્રકારે તમે જમી લો. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે હું 80 વર્ષે મારો નિયમ તોડું. અને 80 વર્ષની વૃદ્ધ ઉંમરે શાસ્ત્રીજી મહારાજે નિર્જળા ઉપવાસ એ વખતે કરેલો. આપણને એની ઉપરથી ખ્યાલ આવે કે આ બ્રહ્મચર્યના પાલનની અંદર કેવી એમની દ્રઢતા હશે. 80 વર્ષની ઉંમરે નિર્જળા ઉપવાસ કરવો એ કેટલું કઠણ પડે, એ જેણે હમણાં ચૈત્ર સુદ નવમીનો ઉપવાસ ગયો અને નિર્જળા કર્યો હશે એને ખ્યાલ આવ્યો હશે. જ્યારે નિર્જળા નહીં કર્યો એને તો બહુ અંદાજ નહીં આવે કે 80 વર્ષે નિર્જળા ઉપવાસ કેવી રીતે થઈ શકે. પણ શાસ્ત્રીજી મહારાજની આ દ્રઢતા હતી. એવો જ એમના જીવનની અંદર એ ધનનો પણ ત્યાગ. મંદિરો બાંધવા એ શાસ્ત્રીજી મહારાજનું મુખ્ય કાર્ય હતું. અવિરત મુસાફરી એમની જીવનશૈલી હતી. અને પોતાના એક વચને લાખો રૂપિયા કુરબાન કરી દેવા સેંકડો ભક્તો એમણે તૈયાર કરેલા, છતાં પણ શાસ્ત્રીજી મહારાજે એક કોડી જેટલું પણ દ્રવ્ય પોતાની જોડીની અંદર ભેગું થવા દીધું નહોતું. એક મિલીમીટર જેટલી જમીન પણ આ સંસ્થાની અંદર શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસના નામ ઉપર નહોતી. જેમણે મહાલય સમા મંદિરો બાંધ્યા પણ એમના નામ ઉપર એક જમીનનો ટુકડો પણ નહોતો. આ એમની સાધુતા હતી. એકવાર શાસ્ત્રીજી મહારાજ આણંદ પધારેલા, અહીંયાથી એમને બોટાદ જવું હતું. ટ્રેનની અંદર ટિકિટ કઢાવીને બોટાદ પહોંચવા માટે શાસ્ત્રીજી મહારાજ આણંદ શહેરમાં ગયા કે ત્યાં કોઈ હરિભક્ત મળી જાય તો આપણને ટિકિટ કઢાવી આપે. પણ એ વખતે લગનગાળો હશે તો કોઈ હરિભક્ત શહેરમાં મળ્યું જ નહીં, એટલે પાછા સ્ટેશને આવ્યા કે ત્યાં કોઈ આપણને ઓળખીતી વ્યક્તિ મળી જાય ને ટિકિટ કઢાવી આપે. ત્યાં કઈ ટિકિટ નો મેળ પડ્યો નહીં. પાછા આણંદ શહેરમાં આવ્યા, ત્યાં કઈ પત્તો લાગ્યો નહીં. પાછા સ્ટેશન એ ગયા, ચાર આટા સ્ટેશન થી શહેર ને શહેર થી સ્ટેશન ને એમણે માર્યા. ત્યારે એ ગોવર્ધનભાઈ કેશવભાઈ પટેલ કરીને કોઈ હરિભક્ત શાસ્ત્રીજી મહારાજને મળ્યા. એમણે શાસ્ત્રીજી મહારાજને આણંદ થી બોટા સુધીની ટિકિટ કઢાવી આપી. ત્યારે શાસ્ત્રીજી મહારાજ સારંગપુર પહોંચ્યા. તો આ એમના જીવનની અંદર એ સ્ત્રીધનનો ત્યાગ હતો. એવી ને એવી શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર નિસ્વાદી વર્તમાનની પણ દ્રઢતા. શાસ્ત્રીજી મહારાજ જીવનના અંતિમ વર્ષ સુધી હંમેશા આ પ્રકારે નિસ્વાદી વર્તમાનની અંદર પણ એવા દ્રઢ હતા. એકવાર ત્યાં રાજસ્થાનની અંદર પોતે પધારેલા, બિલાડા સ્ટેટ આજે પણ ત્યાં વિદ્યમાન છે. એ બિલાડા સ્ટેટના દિવાન હતા હરિસિંહજી. એમના આગ્રહથી શાસ્ત્રીજી મહારાજ ત્યાં આગળ લાભ આપવા માટે પધારેલા. શાસ્ત્રીજી મહારાજ આવે એટલે ખૂબ જ સુંદર બધી રસોઈ એમણે તૈયાર કરેલી. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, નિર્ગુણદાસ સ્વામી વગેરે સંતો જમવા બેઠા. શાસ્ત્રીજી મહારાજે જમીને પત્તરમાં છાશ લીધી. એ જ વખતે દિવાન હરિસિંહજી બીજા બધા મહેમાનોની વ્યવસ્થા સરભરા કરીને ત્યાં આવ્યા અને શાસ્ત્રીજી મહારાજને આગ્રહ કરવા લાગ્યા કે સ્વામી તમે મોહન થાળ જમો. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે અમે જ્યારે જમતા હતા ત્યારે પ્રસાદ ઠાકોરજીનો અંગીકાર કરી લીધો છે, હવે તો આ છાશ પીવાનો ટાઈમ થઈ ગયો, પૂરું થઈ ગયું જમવાનું, હવે નહીં લેવાય. કે ના સ્વામી, મારો આગ્રહ છે, તમે અહીંયા આવ્યા છો અને તમે આ મોહન થાળ લ્યો. ત્યારે શાસ્ત્રીજી મહારાજ એમનો આગ્રહ જોયો એટલે કહ્યું કે લાવો ત્યારે. એમ કહીને છાશની અંદર મોહન થાળ ચોળીને સ્વામી પોતે પી ગયા. પેલા દીવાન તો હા હા કરતા રહ્યા કે આ શું કરો છો સ્વામી. પણ શાસ્ત્રીજી મહારાજ છાશની અંદર મોહન થાળ ચોળી અને પછી એને પી ગયા. તો આવી પ્રકારે નિસ્વાદી વર્તમાન એ પણ એમના જીવનની અંદર એવી પ્રકારનું, આટલા સમર્થ પોતે હતા અને ભગવાન એમને વશ, છતાં પણ જીવન પર્યંત દાસના દાસ થઈ અને પોતે હંમેશા વર્ત્યા. યોગીજી મહારાજની જેમ શાસ્ત્રીજી મહારાજ પણ પોતે કહેતા કે અમારે કોઈ દિવસ નેલ કટરથી નખ કાપવા પડ્યા નથી, કારણ કે હરિભક્તોની તાંસળીઓ ઉટકી ઉટકી અને અમારા નખ એ ઘસાઈ જતા. તો જેણે પોતે આવા મંદિરો બાંધ્યા અને આવું ઐશ્વર્ય સામર્થ્ય અનેક લોકોને બતાવ્યું, એ હરિભક્તોની એઠી થાળીઓ પોતે જાતે ઉટકતા, હરિભક્તોના ધોતિયા ધોઈ નાખ્યાના પણ પ્રસંગો એમના જીવન ચરિત્રની અંદર નોંધાયા છે. તો કેટલી બધી એમની નિર્માણતા એનો આપણને આની ઉપરથી ખ્યાલ આવે. એકવાર શાસ્ત્રીજી મહારાજ અમદાવાદમાં વિરાજમાન હતા અને એક હરિભક્ત, એમનું કંઈક કાર્ય થયું નહીં હોય એટલે શાસ્ત્રીજી મહારાજ ઉપર દ્વેષભાવથી ધમધમ કરતા ત્યાં આવ્યા. શાસ્ત્રી મહારાજ એ વખતે પૂજા કરતા હતા અને શાસ્ત્રી મહારાજને અત્યંત ગાળો દીધી, ખૂબ જ ન કહેવાના શબ્દો કયા, ખૂબ અપમાન કર્યું. પાછા ચાલ્યા ગયા. શાસ્ત્રીજી મહારાજ તો એ સ્થિતિમાં માળા ફેરવતા બેસ્યા હતા. પછી પૂજા પૂરી થયા બાદ દુકાળા પાણી કરીને સ્વામી કથા કરવા લાગ્યા. એ વખતે પેલા હરિભક્તને પોતાની ભૂલ સમજાઈ, એને થયું કે આ થોડા ઘણો મારો નાનો વ્યવહાર, એની અંદર મેં સ્વામી જેવા પુરુષનું અપમાન કરી નાખ્યું. અને પોતે પાછા આવ્યા. સ્વામી કથા કરતા હતા, ચાલુ સભાની અંદર સ્વામીના પગની અંદર પડીને રડવા લાગ્યા અને સ્વામીને કાકલુદી કરવા લાગ્યા, સ્વામી મને માફ કરી દો, મારાથી તમારો અપરાધ થઈ ગયો છે. ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે અમે તો છે ને જમા નોંધનો ચોપડો રાખીએ છીએ, અમે કોઈ દાડો ઉધાર નોંધનો ચોપડો રાખતા જ નથી, કોઈની ભૂલો અમે જમા કરતા નથી. અને તમે મને ગાળો દીધી એ પહેલાં મને તમારા વિશે જેવો સદભાવ હતો એવો ને એવો સદભાવ જો અત્યારે ન રહ્યો હોય તો આ સત્સંગીઓના સમ છે. આ શાસ્ત્રીજી મહારાજે વાત કરી તો આપણને ખ્યાલ આવે કે માન અપમાન મેં એકતા, આ સમર્થકા ઝરણા એ શાસ્ત્રીજી મહારાજ પોતે કરતા, સહન કરી લીધું સ્વામીએ, કોઈ પ્રકારની આ સામે વાત કરી નહીં, ભૂલી જ ગયા એમનું અપમાન થયું છે કે નહીં. તો આ પ્રકારનું એમનું જીવન હતું. કદાચ કોઈ વ્યક્તિ સહન કરી શકે, પણ શ્રીજી મહારાજે તો આગળ વાત કરી છે સાધુ માટે કે ચિંતનીયમ છે હિતમ તૈહિ, ક્ષમા આપવી એક વસ્તુ જુદી છે, પરંતુ સ્વામિનારાયણના સાધુ એની તો વાત એ શ્રીજી મહારાજે આ કરી કે પોતાના અપરાધ કરનારનું પણ હિત ચિંતવવું. શાસ્ત્રીજી મહારાજ આનાથી એક ડગલું આગળ ગયા હતા. હિત ચિંતવવાની વાત નહીં, હિત કરવા માટે પ્રવર્ત્યા છે પોતે. એકવાર અમદાવાદની અંદર જૂનું મંદિર છે કાલુપુરમાં, ત્યાં શાસ્ત્રીજી મહારાજ સંતો ભક્તો સાથે દર્શન કરવા ગયેલા અને એ વખતે ત્યાં જે બ્રહ્મચારી હશે ઠાકોરજીની પૂજામાં, શાસ્ત્રીજી મહારાજને જોયાને આમ ગુસ્સો ઉછળી આવ્યો એનો, અને પોતાની પાસે મોટો લોટો હતો, એ લોટો સીધો શાસ્ત્રીજી મહારાજના મસ્તકને નિશાન બનાવીને ઘા કર્યો. શાસ્ત્રીજી મહારાજ તો ખૂબ ચકોર એટલે સેજ ખસી ગયા, એટલે લોટો શાસ્ત્રીજી મહારાજને વાગ્યો નહીં. પણ પછી તો ઘણા બધા જે કંઈ સંતો ભક્તો સાથે હતા બધાને ધોલ ધપાટ એ લોકોએ કર્યા. શાસ્ત્રીજી મહારાજ તો પછી આ બધું થયો પ્રસંગ એટલે બીજા બધા પ્રસંગના સ્થાનોના દર્શન કરવાનો વિચાર મૂકીને પાછા નીકળી ગયા, વધારે ધમાલ થાય એ બીકે. અને પછી પેલા જે બ્રહ્મચારી હતા જેણે શાસ્ત્રીજી મહારાજને લોટો ફેંકેલો મારવા માટે, એનો હાથ સડ્યો. કારણ કે આ તો ભગવાનના સાચા સંતનો દ્રોહ હતો ને. અગ્નિને તમે કંઈક છંછેડો તો અગ્નિ કંઈ શાપ આપતો નથી, પણ તમારે એનું પરિણામ ભોગવવું જ પડે. ઝેર કોઈ માણસ પીવે તો કે ઝેર ડારો ના દે કે જો તું મને પીતો નહીં મરી જઈશ, પણ તમે ઝેર પીવો જાણે કે અજાણે, પણ એનું પરિણામ તો ભોગવવાનું આવે જ. તો આ પ્રકારે શાસ્ત્રીજી મહારાજનો આવો દ્રોહ કર્યો, એ બ્રહ્મચાર્યનો હાથ સડવા લાગ્યો. આમ પાંચ પરુ એટલું બધું થઈ ગયું, માખો બળબણવા લાગે, કોઈ એની નજીક પણ ન જાય, એને પોતાને ચિતરી ચડે એટલી હદ સુધી આ પ્રકારની હાથની વિચિત્ર પરિસ્થિતિ થઈ ગઈ. શાસ્ત્રીજી મહારાજને આ વાતની ખબર પડી કે જે બ્રહ્મચારીએ આપણને લોટો મારેલો એ બ્રહ્મચારીનો હાથ સડ્યો છે. એટલે શાસ્ત્રીજી મહારાજે આ જાણ્યું અને તરત વાત કરી કે ચાલો આપણે જૂના મંદિરે દર્શન કરવા. બધાએ ના પાડી કે સ્વામી હમણાં જ લોટા ઉત્સવ થઈ ગયો છે, હવે કાંઈ જવામાં સારા વાત નથી, આ વખતે કંઈ નવા ઉત્સવનો લાભ મળશે. શાસ્ત્રી મહારાજે કહ્યું કે ના ચાલો આપણે જઈએ. સ્વામી ત્યાં દર્શન કરવા ગયા. જે બ્રહ્મચારી ખાટલામાં પડ્યો પડ્યો કણસતો હતો એની પાસે ગયા અને એના સડતા હાથ ઉપર શાસ્ત્રીજી મહારાજે હાથ ફેરવી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રની ધૂન કરી અને એને આશીર્વાદ સારું થઈ જાય એને આપી અને પોતે પરત થયા. અને સ્વામીના આશીર્વાદને પ્રતાપે એ બ્રહ્મચારીનો હાથ વળી પાછો જેમ હતો એમનો એમ થઈ ગયો. આ શાસ્ત્રીજી મહારાજનું વ્યક્તિત્વ હતું, આ શાસ્ત્રીજી મહારાજની સાધુતા હતી, આ શાસ્ત્રીજી મહારાજનું જીવન હતું. ગાયને તમે ડાંગ મારો તો પણ એ તમને દૂધ આપે, સાપને તમે દૂધ પાવ તો પણ એ તમને ડંખ મારે. શાસ્ત્રીજી મહારાજનું જીવન આ ગાય જેવું હતું, એને ડાંગ મારનારનું પણ એણે હંમેશા આ ભલું કર્યું છે. તો આ શાસ્ત્રીજી મહારાજની પંચ વર્તમાનયુક્ત સાધુતા હતી. સાધુતાની વાત કરતા શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં લખ્યું છે કે ત્યાગી નામ પરમો ધર્મ. ત્યાગીનો સૌથી મોટો પરમ ધર્મ શું છે? તો ભક્તિર એકાંતિકી નિત્યા, ભગવાનને વિશે અત્યંત પરાભક્તિ, એ સાધુનું શ્રેષ્ઠ લક્ષણ છે. તો શાસ્ત્રીજી મહારાજ એની અંદર પણ પૂરા શુરા હતા, પંચ વર્તમાને પૂરા શુરા હરિને સંભાળતા, એ નિષ્ણાત સ્વામી મહારાજના પરમહંસોની રીતિ વર્ણવી છે. શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર ઠાકોરજીના વિશે એવી ભક્તિ પણ હતી, લોકો એમને ભગવાન તુલ્ય માને એવું એમનું ઐશ્વર્ય હતું, સામર્થ્ય હતું, છતાં પણ હંમેશા શાસ્ત્રીજી મહારાજ તો મહારાજના દાસ થઈને જ વર્ત્યા છે. એકવાર સ્વામી સારંગપુરમાં બિરાજમાન હતા અને આફ્રિકાને હરિભક્ત આર્યુ પટેલ એ શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા, એ આફ્રિકા જવા વિદાય થવાના હતા. સ્વામીને એમણે વાત કરી કે સ્વામી મેં તો સમાગમનો લાભ લીધો, પણ આફ્રિકામાં એવા ઘણા હરિભક્તો છે જે અહીંયા આપનો સત્સંગ કરવા આવી શક્યા નથી, તો આપની કંઈક એવી પ્રસાદીની વસ્તુ આપો તો ત્યાં આગળ એના દર્શન બધા કરે અને આપની સ્મૃતિ લોકોને થયા કરે. એમ કહીને એમણે પોતે સામેથી જ વાત કરી કે આપના ચરણારવિંદની જો છાપ તમે પાડી આપો તો હું અહીંયા મારી સાથે લઈ જઉં અને ત્યાં આફ્રિકાની અંદર બધાને દર્શન થાય એ રીતે રાખીએ. શાસ્ત્રીજી મહારાજ આ વાત સાંભળીને એકદમ આમ ટટાર થઈ ગયા. સ્વામીએ કહ્યું કે શું વાત કરી? આર્યુ પટેલ કે સ્વામી આપના ચરણારવિંદની છાપ પાડી આપો તો અમે એને મઢાવીને રાખીએ. ત્યારે શાસ્ત્રી મહારાજ કહ્યું કે તારે મારા ચરણારવિંદની છાપ જોઈએ છે? કે હા સ્વામી. પેલા એને એમ કે હમણાં સ્વામી પૂછે એટલે આપવા તૈયાર થયા લાગે છે. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે મારા ચરણારવિંદની છાપ જોઈતી હોય ને તો મારા ચરણારવિંદ કાપીને લઈ જા. કે ચરણારવિંદની છાપ તો એક શ્રીજી મહારાજની જ પૂજાય આ સંપ્રદાયની અંદર, બાકી બીજા કોઈની ન પૂજાય. આપણે તો એના દાસ છીએ, એના સેવક છીએ, ભવિષ્યમાં કોઈ દાડો આવો સંકલ્પ કરવો નહીં. તો આ જો એમની ભક્તિ હતી, બાકી હરિભક્ત સામેથી તૈયાર હતા, પાડી આપી હોય તો કોણ ના પાડવાનું હતું, પણ શાસ્ત્રીજી મહારાજ કદી પોતાની ભક્તિ ચૂક્યા નથી. નડિયાદમાં એકવાર સ્વામી પધરામણી કરવા નીકળેલા ત્યારે પોતે જે શેરીમાં પધરામણી કરવા નીકળેલા ત્યાં વિઠ્ઠલદાસ બ્રહ્મભટ્ટ કરીને એક જૂના મંદિરના સત્સંગી રહેતા હતા, એને કોઈક એવી કાનભમરણી કરેલી કે આ શાસ્ત્રીજી મહારાજ તો ભગવાન થઈને પૂજાય છે અને શ્રીજી મહારાજને એક કોરે રાખીને પોતાની જ પૂજા બધું કરાવે છે. એટલે વિઠ્ઠલદાસ બ્રહ્મભટ્ટને થયું કે લાવો ને ચકાસણી કરીએ. એટલે એમણે પણ આમંત્રણ આપ્યું કે સ્વામી મારું ઘર પણ આ જ શેરીમાં છે તો તમે મારા ત્યાં પધરામણી કરવા આવો ને. સ્વામી કે વાંધો નહીં, અમે લાઈનમાં આવશે ઘર એટલે આવી જઈશું. વિઠ્ઠલદાસના ઘેર સ્વામી ગયા ત્યારે એ પેલા ભાઈએ શું કર્યું કે પોતાની પાસે જે મહારાજની મૂર્તિ હતી એ પટારામાં સંતાડી દીધી. એને એમ કહે જો શાસ્ત્રીજી મહારાજ કહેશે કે લાવો મૂર્તિ લાઈને પૂજન કરીએ તો આપણે કહીશું કે સ્વામી મારા ઘરમાં મૂર્તિ નથી. એટલે પછી શાસ્ત્રીજી મહારાજ શું કરે છે, જો પોતાનું પૂજન કરાવે તો જે વાત થાય છે લોકો કરે છે એ સાબિત થઈ જાય કે પોતે જ ભગવાન થઈને પૂજાય છે, અને જો મૂર્તિ માગવાનો આગ્રહ કરશે પણ મૂર્તિ તો આપણે છે ને એવું કહીશું, એટલે એ વખતે એ શું કરશે એ વિચારીને એણે મૂર્તિ પટારામાં સંતાડી દીધી. શાસ્ત્રી મહારાજ આવ્યા, બેઠા આસન ઉપર, અને પેલા ભાઈ સિદ્ધો શાસ્ત્રી મારે ચાંદલો કરવા ગયા. શાસ્ત્રીજી મારે તરત એમનો હાથ પકડીને રોક્યા કે મહારાજની મૂર્તિ લાવો, પેલા મહારાજનું પૂજન કરો પછી અમારું કરો. ત્યારે વિઠ્ઠલદાસ કહે કે સ્વામી મારા ઘેર મહારાજની મૂર્તિ તો છે નહીં. સ્વામી કહે પટારા મંતાડી મૂકી જા લઈ આવ કે અહીંયા કે, અને પેલા એ મહારાજની મૂર્તિનું પૂજન કર અને પછી અમારું પૂજન કર. વિઠ્ઠલદાસ બ્રહ્મભટ્ટ એ ઘડીથી શાસ્ત્રીજી મહારાજના અનન્ય ભક્ત થઈ ગયા કે આ સંતને સ્વપ્નમાંય સંકલ્પ નથી કે મારી પહેલા પૂજા થવી જોઈએ. તો આ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર એ ભક્તિ હતી. શાસ્ત્રીજી મહારાજ એ મહારાજના અનન્ય સેવક થઈને જ એ જીવન પર્યંત રહ્યા છે. અહીંયા સુરતની અંદર જ જૂના મંદિરમાં જ્યારે નારાયણ મુનિ દેવની પ્રતિષ્ઠા થઈ એ વખતે શાસ્ત્રીજી મહારાજ એ મૂર્તિના દર્શન કરતા હતા અને મૂર્તિએ શાસ્ત્રીજી માને દર્શન દીધા અને હાથ પકડ્યો શાસ્ત્રીજી મહારાજનો અને પછી થોડી ઘડી દર્શન આપી અને મૂર્તિ જવાની થઈ ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે બસ તમે હવે જશો. ત્યારે એ મૂર્તિએ મહારાજે પોતે કહેલું કે ના, તમને છોડીને હું કદી જઈશ નહીં, તમારી સાથે હું અખંડ રહીશ. તો મહારાજ શાસ્ત્રીજી મહારાજની સાથે અખંડ રહ્યા કારણ કે એમનું જીવન આવું સાધુતા સભર હતું અને ભક્તિમય હતું. આ શાસ્ત્રીજી મહારાજનું વ્યક્તિત્વ હતું. એટલું જ નહીં, આવી સાધુતાની સાથે શાસ્ત્રીજી મહારાજની વિદવત્તા પણ એવી હતી કે એના પેંગડામાં કોઈનો પગ ન પડી શકે. શાસ્ત્રીજી મહારાજ પોતે કહેતા કે બીજી વ્યક્તિ 50 વર્ષમાં જે સંસ્કૃતનો અભ્યાસ કરે એ અભ્યાસ મેં માત્ર 3 વર્ષની અંદર પૂરો કર્યો છે. કેટલી સતેજ બુદ્ધિ શક્તિ હશે એમની. પેલું સહરાના રણની અંદર આમ વરસાદ પડે ને તરત ચૂસાઈ જાય, ખાબોચું ભરાય જ નહીં, એમ શાસ્ત્રીજી મહારાજની ગ્રહણ શક્તિ, ધારણા શક્તિ, બુદ્ધિ શક્તિ એ કેટલી તેજ હશે કે બીજાના 50 વર્ષ જે થાય જે ભણતા સ્વામી કે અમે 3 વર્ષની અંદર એ ભણી ચૂકેલા. આ ભણવું કદાચ આવું કોઈ કરી શકે, પણ કેવળ પોથી પંડિત નહોતા શાસ્ત્રીજી મહારાજ. કેવળ આમ પોથી વાંચી વાંચીને પંડિત થયા હોય અને પોથી સિવાયનું બહારનું કંઈ આવડતું ના એવું નહોતું. શાસ્ત્રીજી મહારાજની વિદવત્તા એથી પણ આગળ હતી. ભણવું એક વસ્તુ છે અને જે ભણ્યા હોય એની બીજા સાથે ચર્ચા કરવી અને ચર્ચાની અંદર વિજય મેળવવો એ વસ્તુ આખી જુદી છે. એની માટે જુદી વિદવત્તાની જરૂર પડે. સંસ્કૃતના એક સુભાષિતમાં લખ્યું છે કે મંત્રી નામ ભિન્ન સંધાને ભિષજામ સ્થાનની પાતકે કર્મણી વ્યજતે પ્રજ્ઞા સ્વસ્થે કોવા ન પંડિત. કે મંત્રીની કસોટી ક્યારે થાય કે જ્યારે બે ભાગલા પડી ગયા, બે તળ પડી ગયા હોય ત્યારે બે પક્ષને ભેગા કરવાની અંદર જે મુત્સદ્ધી વ્યક્તિ હોય એની કસોટી છે કે કેવી રીતે આ કાર્ય પાર પાડી શકે છે. પછી આગળ વાત કરી કે ભિષજામ સાનની પાતકે, જે વૈદ હોય એની કસોટી ક્યારે થાય કે જ્યારે રોગી સામે આવીને ઉભો રહે ત્યારે, કે એને સારી રીતે ડાયગ્નોસિસ કરીને યોગ્ય દવા આપીને સાજો કરી શકે છે કે નહીં. એવી રીતે જે લડવૈયો હોય, શુરવીર માણસ, એની કસોટી ક્યારે થાય? કચ્ચા પક્કા પારખા જબ નીકળે તલવાર. જ્યારે ખાંડાના ખેલ ખેલાય ત્યારે કોણ શુરવીર ને કોણ ફોસી એની પરીક્ષા થઈ જાય. બાકી ફોટાની અંદર તો સ્ટુડિયોમાં જઈને બે પટ્ટા મારીને બે બિલ્લા અહીંયા બે બિલ્લા અહીંયા લગાવીને ફોટો પડાવી શકાય અને ઘરમાં મઢાઈને મૂકી શકાય કે આ ફલાણા મેજર જનરલ આમ છે. પણ જ્યારે તલવાર નીકળે એમ રણ મેદાનમાં ત્યારે કેવી રીતે લડે છે એની અંદરથી પારખું થાય. એવી રીતે પંડિતાઈની જે પરીક્ષા છે એ આ જ્યારે કોઈ સામે પડકાર ફેંકે અને એ વખત એને ઝીલીને એ શાસ્ત્રાર્થ કરવો અને એમાં પોતાનો સિદ્ધાંત સામેવાળાને સમજાવવો એમાં વિદવત્તાની કસોટી છે. તો શાસ્ત્રીજી મહારાજ 50 વર્ષનો અભ્યાસ 3 વર્ષમાં પૂરો કરી દીધેલો, તો એ વિદવત્તા એક પોથી પંડિત આવી જેવી નહોતી. એવા પોતે વિદ્વાન હતા કે સામેવાળી વ્યક્તિને પણ પોતાનો સિદ્ધાંત ગળે ઉતારી દે. જ્યારે લક્ષ્મીવાડી મંદિરનો શતવાર્ષિક પાટોત્સવ થયો અને એ વખતે આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સંતો બધા ત્યાં ભેગા થયેલા, આચાર્ય મહારાજ પણ વિદ્યમાન હતા અને એ વખતે ગુજરાતના પ્રખર શાસ્ત્રી મહીધર શાસ્ત્રીએ પડકાર ફેંક્યો સભાની અંદર કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના બધા સાધુઓ છો તો કોઈ મારી સામે શાસ્ત્રાર્થ કરી શકે એવો છે અહીંયા? અને એ વખતે મહીધર શાસ્ત્રીની આ વાત સાંભળી, ઘણા સંતો વિદ્વાન હતા બધા, પણ કોઈ ઊભું થયું નહીં કારણ કે બધા મહીધર શાસ્ત્રીની વિદવત્તા જાણતા હતા, એની શક્તિ જાણતા હતા. પણ એ વખતે શાસ્ત્રીજી મહારાજે પોતે સ્વામિનારાયણ સંપ્રદાયની લાજ રાખેલી અને મહીધર શાસ્ત્રીની સાથે એમણે શાસ્ત્રાર્થ કર્યો અને મહીધર શાસ્ત્રીને શાસ્ત્રાર્થની અંદર પરાસ્ત કરેલો અને સ્વામિનારાયણ સંપ્રદાયનો વાવટો એમણે પોતે ફરકાવેલો. તો આવા પોતે વિદ્વાન હતા. એટલું જ નહીં, આવો કોઈ વિદ્વાન હોય પણ પાછો શાસ્ત્રમાંથી સાર કાઢી શકે એવી વિદવત્તા ના હોય. મહારાજના વખતમાં દીનાનાથ ભટ્ટ હતા, એ દિનાનાથ ભટ્ટ જેવો વિદ્વાન આખા ગુજરાતમાં એ વખતે કોઈ હતો નહીં. રેમન્ડ વિલિયમ્સ કરીને અંગ્રેજ લેખક, એણે પોતાના પુસ્તકની અંદર નોંધ લીધી છે કે એ વખતના ગુજરાતની અંદર દિનાનાથ ભટ્ટ જેવો કોઈ વિદ્વાન હતો નહીં, અને અંગ્રેજોના પુસ્તકોની અંદર એની વિદવત્તાના વખાણ કરવામાં આવેલા છે. પણ એ દિનાનાથ ભટ્ટને મહારાજે પૂછ્યું કે તમને

લૌકિક આવડતો એ પાર વગરની શાસ્ત્રીજી મહારાજને વરેલી. આમ તો બધા ભગવાનના સ્વરૂપ સમાન હતા એટલે બધી જ આવડત એમનામાં હોય એમાં કોઈ શંકા નથી, પણ લૌકિક દ્રષ્ટિએ પણ આપણે જોઈએ તો જુદા જુદા ક્ષેત્રોની અંદર જબરજસ્ત સૂઝ એમની હતી. રસોઈ બનાવવાની અંદર અત્યંત પાવરદા પોતે હતા. યજ્ઞ પુરુષ સ્મૃતિ ગ્રંથ શાસ્ત્રીજીમાંની શતાબ્દીએ બહાર પડેલો, એની અંદર વર્ણન આવે છે કે રસોઈ બનાવવામાં શાસ્ત્રીજી મહારાજ ખૂબ કુશળ હતા. અનેક પ્રકારના પકવાનો શાક વગેરે જાતે બનાવતા, અન્નકૂટની સામગ્રીઓ બધી જાતે બનાવી શકતા. એક સાથે 10-10 શાક બનાવે છતાં પણ વઘારમાં નાખેલી મેથી કાળી પડવા ન દે. એક સાથે 10 ચૂલા ઉપર 10 શાક થતા હોય પણ એકે શાકના વઘારમાં મેથી કાળી પડે નહીં, ઘણાને એક શાકમાં પત્તો પડતો નથી હોતો. તો આ શાસ્ત્રીજી મહારાજની રસોઈ બનાવવાની કળા હતી. સ્વામી પોતે કહેતા કે વઘાર કરતાં મેથી કાળી પડી જાય તો શાકનો સ્વાદ ન આવે. શાક સુંદર રીતે સુધારતા, સુરતી દૂધપાક સુંદર બનાવતા, દૂધમાં ચડતા ચોખાને છીણી નાખી એકરસ બનાવી દેતા, પીરસવામાં પણ અત્યંત કુશળ હતા. પંક્તિમાં 4-5 વાર ફરે અને પીરસે પણ કોઈના ભાણામાં વધે તે રીતે પીરસે નહીં. હવે આવું ક્યારે પીરસી શકાય? જ્યારે કોને શું ભાવે છે એ ખબર હોય ને ત્યારે વધે નહીં એ રીતે માણસ પોતે પીરસી શકે કે આની રુચિ આ છે, આની રુચિ આ છે. તો શાસ્ત્રીજી મહારાજ રસોઈ બનાવવાની અંદર આટલી બધી કુશળતા ધરાવતા. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વાર કહે છે કે શાસ્ત્રીજી મહારાજ એટલી સુંદર મુલાયમ પૂરણપોળી બનાવતા કે 7 પૂરણપોળીનો થપ્પો કર્યો હોય અને ઉપર રૂપિયાનો સિક્કો તમે મૂકો પડતો તો ધીરે ઉતરતો ઉતરતો ઉતરતો છેક તળિયે પહોંચી જાય એટલી પોચી મુલાયમ પૂરણપોળી પોતે બનાવતા. તો આવી પણ એમની અંદર સુંદર સૂઝ, જમવાની અંદર પણ સ્વાસ્થ્યના નિયમો જમાય જળવાય એ પ્રમાણે બધાને જમાડતા. એકવાર શાસ્ત્રીજી મહારાજની સાથે હરિભક્ત જમવા બેઠેલા અને હરિભક્તે દાળની અંદર વઘારનું મરચું નીચેવ્યું અને એ વખતે શાસ્ત્રીજી મહારાજ એમને રોક્યા અને કહ્યું કે આવું કોઈ દિવસ કરવું નહીં. વઘારેલું મરચું ખાવાથી ક્ષય અને આંતરડાના રોગ થાય અને પછી કઈ વસ્તુ ખાવાથી કઈ પ્રકારના રોગ થાય એની વાત એ શાસ્ત્રીજી મહારાજ એને બધી સમજાવી ત્યારે લોકો વિચારમાં પડી જતા કે એક વૈદ્યને હોય એવું આ બધું જ્ઞાન એ આ સાધુની પાસે ક્યાંથી. તો આવી પ્રકારની એમની કુશળતા. શિલ્પકળાની અંદર પણ ખૂબ જ પોતે પાવરદાર. સારંગપુરની અંદર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિના દર્શન આજે આપણે કરીએ છીએ એ મૂર્તિનો અંતિમ ઘાટ એ શાસ્ત્રીજી મહારાજે હાથમાં ટાંકણું લઈને પોતે આપેલો. જયપુરની અંદર સ્વામી પોતે ગયેલા અને એ વખતે ગિરધારી મૂર્તિકાર હતો, શિલ્પી, એ આ મૂર્તિ ઘડતો હતો. શાસ્ત્રીજી મહારાજે બાજુમાં બેસી અને એને થોડુંક સૂચન કર્યું કે આમ નહીં આમ કરો. ત્યારે પેલો ગિરધારી કહે કે સ્વામી આ તમારી લાઈન નહીં, કે આ અમારું કામ શિલ્પીઓનું મૂર્તિ ઘડવાનું, એટલે તમે બેસો અને મૂર્તિ તૈયાર થાય પછી મને કહેજો. શાસ્ત્રીજી મહારાજ કે તું આ જે મૂર્તિ ઘડે છે ને એ મૂર્તિને હું અખંડ દેખું છું, કે તને શું ખબર પડે, કે એમ કહીને ટાંકણું પોતાના હાથમાં લીધું અને શાસ્ત્રીજી મહારાજે એને ટચકા મારેલા અને મૂર્તિને સુંદર ઘાટ આપેલો. તો શિલ્પકળાની અંદર પણ પોતે એટલા પાવરદાર. ધોતિયા રંગવા જેવી સામાન્ય નાની ક્રિયા એની અંદર પણ એમની અત્યંત કુશળતા હતી. ધોતિયા સ્વામી એવી રીતે રંગતા કે આખા વસ્ત્ર ઉપર એક સરખો રંગ ચડે, કોઈ જગ્યાએ આમ ધાબું ન પડી જાય. એ ધોતિયા સુકાયેલા વાળે ત્યારે પણ એટલા સુંદર આમ ગડીબંધ વાળે કે જાણે કોઈ ઇસ્ત્રી કરીને હમણાં જ મૂક્યા હોય. તો નાનામાં નાની ક્રિયા એની અંદર પણ એમની આટલી કુશળતા. યોગઃ કર્મસુ કૌશલમ જે ભગવદ્ ગીતામાં લખ્યું છે એવા એ શાસ્ત્રીજી મહારાજ પોતે હતા. પોતે શાસ્ત્રીજી મહારાજે આકાશને અડે એવા મંદિરો બાંધ્યા એ એમનું ધ્યેય હતું, પરંતુ આકાશ સામે દ્રષ્ટિ રાખનારા આ સંત એને જમીનોના ગુણ દોષનું પણ અદ્ભુત જ્ઞાન હતું. શાસ્ત્રીજી મહારાજ પોતાના હરિભક્તો જે ખેડૂત વર્ગના હોય એને કઈ વખતે કેવો પાક કેવી રીતે કરવો એનું પણ સુંદર માર્ગદર્શન આપતા. ચરોતરની અંદર વિચરણ કરતા હોય, ત્યાં ડાંગરની ખેતી કરવાની હોય ત્યારે શાસ્ત્રીજી મહારાજ હરિભક્તોને કહેતા કે ડાંગર કરવી હોય તો કાળી જમીનમાં સારી અને મીઠી થાય, તુવેર ઘોરાટ જમીનમાં મીઠી થાય, કાળી નહીં અને ઘોરાટ પણ નહીં એવી જમીનમાં ઘઉં સારા થાય, જો કપાસ સારો કરવો હોય તો કાળી અને કાંકરાવાળી જમીનમાં કરીએ તો કપાસ સારો થાય. એક ભૂસ્તર શાસ્ત્રી જેવું જમીનોનું જ્ઞાન એ પણ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર હતું. ડાંગરના ધરુ પોતે જાતે કરતા, એને એ વખતે ડાંગરને ઉના પાણીની અંદર ઢાંકીને રાખે, બીજે દિવસે કોંટા ફૂટે એટલે પાણીવાળી ક્યારામાં રોપી દે. શાસ્ત્રીજી મહારાજ કે આ રીતે જો ડાંગર વાવીએ તો તરત ધરુ તૈયાર થઈ જાય. તો આ પ્રકારે ખેતીની અંદર પણ શાસ્ત્રીજી મહારાજને ખૂબ સૂઝ. ત્યાં સારંગપુરની અંદર અત્યારે જ્યાં સ્મૃતિ મંદિર છે એ સ્મૃતિ મંદિરની જમીન ઉપર શાસ્ત્રીજી મહારાજે સોમા ભગત, ભક્તિવલ્લભ સ્વામી, અક્ષર પુરુષ સ્વામી વગેરે સંતો હરિભક્તો દ્વારા જમીન ખોદાવી શિલા

0: ઘાસ બહાર કઢાવી, જ્યાં ઘાસ પણ ન થાય એવી જમીનમાં જવ બાજરીને ડાંગર પકવેલા. ગુણાદાન સામે વાતોમાં લખ્યું છે, કાઠિયાવાડમાં પહેલે ગાય પાણો આવે. હવે પાણાવાળી જમીનની અંદર શાસ્ત્રીજી મહારાજે ડાંગર, જવ અને બાજરીના પાક પણ લીધેલા છે. તો ખેતીની અંદર પણ એટલી બધી સૂઝ એ એમના જીવનની અંદર એ આપણને જોવા મળે. શાસ્ત્રીજી મહારાજ જ્યારે વડતાલમાં હતા ત્યારે ગોરધનદાસ કોઠારીએ જાણેલું કે અત્યંત વ્યવહાર કુશળ વ્યક્તિ છે, એટલે સારંગપુર મંદિરનો વહીવટ એમને સોંપ્યો. કારણ કે સારંગપુર મંદિર એકદમ છેવાડાનું ગામ, અને ત્યાં આગળ આજુબાજુ કોઈ સારો પાક થાય નહીં, ધર્માદો ઓછો આવે, વાર્ષિક માત્ર 2000 રૂપિયાની આવક. કોઠારી ગોરધનભાઈએ જાણ્યું કે જો શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસને એના વહીવટદાર તરીકે મૂકવામાં આવશે, મહંત તરીકે મૂકવામાં આવશે, તો જરૂર આ મંદિરની રોનક ફરી જશે. એટલે એ ગણતરીથી શાસ્ત્રીજી મહારાજને મહંત તરીકે સારંગપુર મંદિરમાં મૂક્યા. અને 1-2 વર્ષની અંદર શાસ્ત્રીજી મહારાજે વાર્ષિક 2000 રૂપિયાની મંદિરની આવક હતી અને 22,000 સુધી પહોંચાડી દીધી. આજુબાજુના 75-80 ઘરો ખરીદી અને મંદિરનો આખો આકાર ફેરવી નાખ્યો, રોનક બદલી નાખી. કોઠારી ગોરધનભાઈ ફરતા ફરતા આ જોવા આવ્યા, દંગ થઈ ગયા કે શું વિકાસ આ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસે મંદિરનો કર્યો છે. પછી ગૌશાળાની અંદર શાસ્ત્રીજી મહારાજની સાથે પોતે જતા બધું જોવા નીકળેલા, અને ત્યાં આગળ 2 બળદને જોયા, અને બળદ આમ હાથી જેવા બળદ. અને એ બળદને જોઈને કોઠારી ગોવર્ધનભાઈએ કહ્યું કે આ યજ્ઞ પુરુષદાસ આપણા મંદિરના છે? કે હા. કે જ્યારે લીધા ત્યારે 70 રૂપિયાની અંદર જોડ લીધેલી. શાસ્ત્રીજી મહારાજ કે અત્યારે તમે એને વેચવા જાઓ તો 700 રૂપિયાથી 1 પૈસો ઓછો તમને મળશે નહીં. ત્યારે કોઠારી ગોવર્ધનભાઈ બોલ્યા કે યજ્ઞ પુરુષ દાસ, તું તો શાસ્ત્રમાં પ્રવીણ, ત્યાગ વૈરાગ્યમાં પ્રવીણ, સાધુતામાં પ્રવીણ, બળદની પરખમાંય પ્રવીણ, હવે કોઈ કળા બાકી રાખી છે કે નહીં? કે એ કોઠારી ગોવર્ધનભાઈ પોતે બોલી ગયા અને કહ્યું કે કેમનું તું આ બધા બળદ ખરીદી લાવ્યો? ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહેલું કે વાઘ મોઢાના શિંગડા હોય, ધોળો વાન હોય, ટૂંકું ને પાતળું પૂંછડું હોય, પાણીના રેલ જેવી ચાલ હોય અને 2 ધડ થઈ ગયા હોય એ સારો બળદ કહેવાય. ત્યારે કોઠારી ગોરધન મોમાં આંગળા નાખી ગયા કે શું આ યજ્ઞ પુરુષ દાસની વ્યવહાર કુશળતા છે. તો એકે એક ક્ષેત્રની અંદર શાસ્ત્રીજી મહારાજ એ આપણને પરમ ચરમ સીમા ઉપર બેઠેલા એ દેખાય. બધાની અંદર એવી અદ્ભુત કુશળતા એ એમને પ્રાપ્ત પોતે કરેલી. શાસ્ત્રીજી મહારાજની સાથે 40-40 વર્ષથી લોકો ઘણીવાર વિચરણ કરતા, એ હરિભક્તો અચંબામાં પડી જતા કે 40 વર્ષ થઈ ગયા શાસ્ત્રીજી મહારાજની સાથે, છતાંય આ શાસ્ત્રીજી મહારાજની કાંતિ એવી ને એવી જ દેખાય છે. તદ્દન આરામ વગર અહરની શ્રાદ્ધ દિવસ વિચારતા પરિશ્રમ ભર્યા જીવનની અંદર 80 વર્ષની ઉંમરે આટલી મુખ કાંતિ કેવી રીતે હોઈ શકે? એ શાસ્ત્રીજી મહારાજનું તેજ હતું. સ્વામી ઘણી વાર કહે છે કે શાસ્ત્રીજી મહારાજની આંખોમાંથી તેજ એવું છૂટતું કે કોઈ એમની આંખ સામે આંખ મિલાવીને વાત કરી શકે નહીં, એટલી પ્રભાવશાળી એ એમની આંખો હતી. કેટલાક એમનું વિચરણ જોઈને ચકિત થઈ જતા કે રાત દિવસ આટલું બધું આ કેવી રીતે ફરી શકતા હશે. કેટલાક પોતાના મનને પ્રશ્ન પૂછતા કે આટલી બધી બાબતોમાં એક સાથે આટલું બધું ધ્યાન શાસ્ત્રીજી મહારાજ કેવી રીતે રાખી શકતા હશે? કારણ કે મંદિર બંધાતું હોય એટલે કેટલા બધા વિભાગો કાર્યરત હોય, બધા વિભાગોની જવાબદારી શાસ્ત્રીજી મહારાજના શિરે, છતાં પણ બધા વિભાગોની અંદર અદ્ભુત માર્ગદર્શન આપીને એક એક કાર્ય એ સુંદર રીતે સ્વામી પાર પાડે. ત્યારે લોકોના મનમાં પ્રશ્ન થતો કે એક સાથે અનેક બાબતોમાં આટલું બધું જ્ઞાન આ સ્વામીની પાસે કેવી રીતે હશે. વિદ્વાનો બધા વિસ્મયની અંદર પડી જતા કે આટલું બધું આ સ્વામીએ ક્યારે વાંચ્યું હશે? કારણ કે આખો દાડો તો મંદિરોના કારખાનાની અંદર અને પાયાની અંદર જ ફરતા જોઈએ છે, અને જ્યારે આમ કથા વાર્તા કરવા બેસે, વિદ્વાનોની સાથે વાત કરવા બેસે, ત્યારે આમ ધાણી ફૂટે, એમ શાસ્ત્રોના સંદર્ભો છૂટે, ત્યારે વિદ્વાનો વિસ્મયમાં પામી જતા કે આટલું બધું સ્વામીએ ક્યારે બધું વાંચી લીધું હશે. કોઈ અજાણ્યો માણસ એમની પાસે આવે તો એ આશ્ચર્યની અંદર પડી જતો કે મારા કુળ પેઢીને ગામનો ઇતિહાસ એ આ સાધુ કેવી રીતે જાણે છે? કારણ કે સ્વામીની પાસે કોઈ આવે ને સ્વામી પૂછે કે ભાઈ તમે કયા ગામના, આમ પેલો કે સોજિત્રાનો, અને સોજિત્રાનો આખો ઇતિહાસ સ્વામી એને સંભળાવે, એનું કુળ પૂછે, એના કુળનો આખો ઇતિહાસ કહે, ત્યારે અજાણ્યો માણસ પણ આશ્ચર્યમાં ડૂબી જાય કે અનેકના કુળ પેઢીઓને ગામોનો ઇતિહાસ આ સાધુના જીભના ટેરવે રમેશ આ બધું ક્યારે એમણે પોતે પ્રાપ્ત કર્યું હશે. જોશી આવે, જ્યોતિષીઓ, એ પણ બધા વિસ્મયમાં પડી જતા કે જ્યોતિષ શાસ્ત્રનું આટલું બધું ઊંડું જ્ઞાન એ આ સ્વામીની પાસે કેવી રીતે છે? કારણ કે નક્ષત્રો, ગ્રહ, ચોગડિયા આ તે બધું એ શાસ્ત્રીજી મહારાજને કંઠસ્થ અને એ પ્રકારે ગણતરી મૂકીને બધા કાર્યોના આરંભ એ પોતે હંમેશા કરતા. વૈદો બધા મુંજાઈ જતા કે દવાના ગુણોનું આટલું સૂક્ષ્મ જ્ઞાન યા સ્વામી કેવી રીતે ધરાવે છે, કારણ કે કઈ દવા લેવાથી શું થાય શું ન થાય, કયા રોગમાં કઈ દવા લેવી, એ બધું સ્વામી એ આપ સુજથી એ હરિભક્તોને પોતે જણાવતા. શિલ્પીઓ સ્થપતિઓ બધા એ શાસ્ત્રીજી મહારાજના શિલ્પકામના મંદિર બાંધકામના સૂચનો સાંભળીને છક થઈ જતા કે શિલ્પકામની અંદર પણ આટલી બધી ઊંડી સૂઝ એ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર એ કેવી રીતે છે. વકીલો બેરિસ્ટરો એ શાસ્ત્રીજી મહારાજના યુગની અંદર આવતા એ લોકો પોતે શાસ્ત્રીજી મહારાજની દલીલો શાસ્ત્રી મહારાજના તર્ક એ સાંભળતા ત્યારે એ પણ પોતે દંગ થઈ જતા કે કેટલી અદ્ભુત સચોટતાથી એ સ્વામી પોતે બધી વાત કરી શકે છે. તો કોઈ પણ ક્ષેત્રનો વ્યક્તિ એ શાસ્ત્રીજી મહારાજનો સંબંધ પામતો એના મનની અંદર સ્વામીનું વ્યક્તિત્વ આ પ્રકારે છવાઈ જતું. અને આટલું બધું કરવા છતાં પણ એમની વિશેષતા એ હતી કે સંપૂર્ણ પોતે નિર્લેપ હતા. શાસ્ત્રીજી મહારાજ એ પોતે આટલું બધું કાર્ય કરવા છતાં પણ કોઈ પ્રકારનો બોજો એમના શિર ઉપર રાખતા નહીં. જેમ પાણીની અંદર કમળ હોય, કમળના પાંદરા ઉપર પાણી ચોંટી ન શકે એ રીતે શાસ્ત્રીજી મહારાજ બધી પ્રવૃત્તિ કરતા. ભગવદ્ ગીતામાં જે લખ્યું છે કે પદ્મપત્ર મિવામ ભસા જળ કમળવત રહીને. એકવાર સારંગપુરની અંદર શાસ્ત્રીજી મહારાજ હતા ત્યારે અર્જુનભાઈ ચાવડા નામને એક સત્સંગીય સ્વામીને કહ્યું, અને મનમાં કહ્યું નહીં, એને મનમાં સંકલ્પ થયો કે સ્વામી રાત દાડવા મંદિરની પ્રવૃત્તિ કર્યા કરે છે તો એ પોતે ધ્યાન ભજન ક્યારે કરતા હશે, એવો મનમાં એને પ્રશ્ન થયો. આ પ્રશ્ન શાસ્ત્રીજી મહારાજ અંતર્યામીપણે જાણ્યો અને શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે અર્જુનભાઈ, આ તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે એટલા મંદિરો કરીએ છીએ, બાકી તો આકાશમાં અધ્ધર રહીએ એવા છે, આ કોઈ પ્રવૃત્તિ અમને અડતી નથી. તો આવા નિર્લેપ ભાવે સ્વામી પોતે બધું જ કાર્ય એ પોતે કરતા. તો આવી તો એમના વ્યક્તિત્વની એ ઘણી બધી વિશેષતાઓ છે. એવી એમની આર્ષ દ્રષ્ટિ, ભવિષ્યને ભેદીને ભાવિના ગર્ભમાં શું છુપાયું છે એ બધું પોતે જાણી શકતા, એવી પોતાની આર્ષ દ્રષ્ટિ હતી. જે જે વચન એમણે પોતે ઉચ્ચારેલા આજે અક્ષરશઃ 100% નહીં 200% સાચા પડેલા એ આપણે અનુભવીએ છીએ. શાસ્ત્રીજી મહારાજે 1937 સાલમાં ચિત્રાસર ગામ છે ચરોતરની અંદર, ત્યાં આગળ એક શ્રીજી સ્વરૂપદાસ કરીને સંત હતા એની ઉપર પત્ર લખેલો. એ પત્રની અંદર શાસ્ત્રીજી મહારાજે લખ્યું છે કે તમને અત્યારે તો નહીં દેખાતું હોય પણ એક દિવસ ભવિષ્યની અંદર આપણી આ સંસ્થા એ 2 સંસ્થા કરતા પ્રતિષ્ઠા અને સમૃદ્ધિની અંદર આગળ વધી જશે. 1937 અંદર આ વાત શાસ્ત્રીજી મહારાજે લખેલી. જે વખતે યોગીજી મહારાજ શાસ્ત્રી માને કેવા પત્રો લખતા, યોગીજી મહારાજ શાસ્ત્રી માને પત્ર લખે ઉપર મથાળું બાંધતા કે કટોકટીનો મામલો, ભયંકર દેશકાળનો મામલો, અમાસના નગારા, કારણ કે કડિયાઓને અમાસના દાડે પગાર ચૂકવવાનો થાય, કોઠારમાં એકે ફદ્યું પડ્યું હોય નહીં, મજૂરો જીવ ખાતા હોય, એટલે અમાસ નજીક આવે ને એટલે યોગી બાપાને આમ જેમ માણસને પેલા કાળના નગારા સંભળાય એમ અમાસના નગારા સંભળાતા. એટલે આવા પત્રો ઉપર મથાળા યોગી બાપા લખતા. એકમાં તો લખ્યું છે કે સિલકમાં માત્ર 3 આના છે, અનેક પત્રમાં એવું લખ્યું છે કે સિલકમાં માત્ર સ્વામી છે, એક આનોય નથી. આવા પત્ર જ્યારે યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજને લખતા તે વખતે શાસ્ત્રીજી મહારાજ આ પત્ર લખ્યો છે કે અત્યારે તો તમને નહીં જણાતું હોય પણ ભવિષ્યમાં આપણી સંસ્થા એ વડતાલને અમદાવાદ 2 સંસ્થા કરતા પ્રતિષ્ઠા અને સમૃદ્ધિમાં આગળ વધી જશે. આજે ઈસવીસન 2007 સાલમાં આંધળાને પણ ખબર પડે એ રીતે આ સંસ્થાનો વિકાસ એ આપણે જોઈ રહ્યા છે કે ખરેખર એવો થયો છે. તો શાસ્ત્રીજી મહારાજની આવી આર્ષ દ્રષ્ટિ હતી કે જે બોલતા એ પોતે સત્ય થતું. આવા પોતે વચન સિદ્ધ સંત હતા. શાસ્ત્રીજી મહારાજ બોલેલા ગોંડલમાં પ્રતિષ્ઠા થઈ ત્યારે કે એ વખતે તો ઠાકોરજી પ્રતિષ્ઠા થઈ ત્યારે થાળની અંદર દાળ રોટલા સિવાય બીજું કાંઈ હતું નહીં, પણ શાસ્ત્રીજી મહારાજ બોલેલા કે ભવિષ્યની અંદર અહીંયા પણ શ્રીનાથજીની જેમ ઠાકોરજીને રોજ 700 રૂપિયાનો થાળ થશે. આજે એ વાત એના કરતાં પણ વધારે સારી રીતે સાકાર થયેલી આપણે જોઈ શકીએ છીએ. તો આ પ્રકારે શાસ્ત્રીજી મહારાજની એવી આર્ષ દ્રષ્ટિ હતી અને એવી આર્ષ દ્રષ્ટિથી એમણે આ BAPS સંસ્થાને 2 મહાન પુરુષોની ભેટ આપી, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ. શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે ચાદર ઓઢાડી ત્યારે ઘણા બધા હરિભક્તોને મનમાં સંકલ્પ થયેલો કે આ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ તો 28 વર્ષના નાના સંત છે, એમને કોઈ વ્યવહારનો અનુભવ નથી, અને શાસ્ત્રીજી મહારાજનું વ્યક્તિત્વ જોયું હોય એટલે આમ એમની સાથે લગોલગ રહી શકે એવો કોઈ હોય તો સારું. શાસ્ત્રીજી મહારાજને આ વાત કરી ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલેલા કે મેં આ જે કાર્ય કર્યું છે એ બરાબર છે, જેમ રામાનંદ સ્વામીએ પોતાની જગ્યાએ નાની ઉંમરના નીલકંઠ વર્ણીને ગાદી સોંપેલી, એમ આજથી હું મારા સ્થાને આ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસની નિમણૂક કરું છું. અને 50 વર્ષ સુધી તમારે કોઈ દાડો પસ્તાવાનો વારો નહીં આવે. એ શાસ્ત્રીજી માં જે વાત કરેલી, આજે 50 ઉપર બીજા 7 વર્ષ વીતી ગયા છે, તોય બીએપીએસના એક હરિભક્તને કલ્યાણની બાબતમાં કે વ્યવહારની બાબતમાં પસ્તાવાનો વારો શાસ્ત્રીજી મહારાજે આવવા દીધો નથી. આ એમની આશ્ર દ્રષ્ટિ હતી. એવા મહાન પુરુષો આ સંસ્થાની અંદર એ પોતે મુકતા ગયા, તો શાસ્ત્રીજી મહારાજના વ્યક્તિત્વની આવી ઘણી બધી જે વાતો છે, એમનું વ્યક્તિત્વ એવું હતું કે યુગો સુધી એની કથા જો આપણે ગાયા કરીએ તો પણ ખૂટે નહીં. જેમ કવિ એકવાર કાલિદાસે લખ્યું છે રઘુવંશની અંદર કે ક્વ સૂર્ય પ્રભવો વંશઃ ક્વચ અલ્પ વિષયા મતિહી, કે સૂર્યના વંશમાંથી ઉત્પન્ન થયેલું રઘુકુળ એ કેટલું પ્રભાવશાળી. અને કાલિદાસ કહે છે કે મારી તો બહુ અલ્પ મતિ છે, હું કેવી રીતે રઘુકુળનું વર્ણન કરી શકું, છતાં પણ થોડોક પ્રયત્ન રઘુવંશ ગ્રંથની અંદર રઘુકુળની કથા કહેવાનો કરું છું. શાસ્ત્રીજી મહારાજ માટે પણ આપણને આ જ વાત એ અદલ લાગુ પડે છે કે ક્યાં સૂર્ય જેવું પ્રભાવશાળી તેજસ્વી દેદીપ્યમાન એમનું વ્યક્તિત્વ, એની સામે આપણે તો બહુ અલ્પ બુદ્ધિ છે. એટલે કોઈ દાડો એમનું વ્યક્તિત્વ એ પૂરેપૂરું તો કંઈ માપી શકાય એવું નથી. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંશી કોનું વિજ્ઞાતું અરહસી. બહુભૂતિએ લખ્યું છે કે જે વજ્રથી પણ કઠોર હોય અને પુષ્પથી પણ કોમળ હોય એવા લોકોત્તર પુરુષોના ચરિત્રો એને યથાર્થ રૂપે ક્યારેય પણ જાણી શકાતા નથી. શાસ્ત્રીજી મહારાજ એવા સંત હતા, વજ્રથી પણ કઠોર. ભલ ભલો વ્યક્તિ આવે પણ સિદ્ધાંતની બાબતમાં, પોતાના નિયમ ધર્મની બાબતમાં પર્વતની જેવી અડગતાથી શાસ્ત્રીજી મહારાજ પોતે ઊભા રહેતા. પરંતુ એ શાસ્ત્રીજી મહારાજ જ્યારે સંતો ભક્તોની સેવા કરવાની વાત આવે ત્યારે પુષ્પથી પણ કોમળ થઈને હરિભક્તોની રજ બનીને એ પોતે સેવાની અંદર પરોવાઈ જતા એવા લોકોત્તર એ શાસ્ત્રીજી મહારાજ, એમના ચરિત્રો એનો કંઈ પાર આવ્યો નથી. ઓર સબહી કો પાર ગુરુ ગુણ સો અપાર હે. બ્રહ્માન સ્વામીએ લખ્યું કે આ દુનિયાની અંદર સમુદ્રના ટીપાઓનો પાર પામી શકાય, આકાશના તારાઓનો પાર પામી શકાય, પૃથ્વીની રચકણોનો પાર પામી શકાય, પણ ગુરુ ગુણ સો અપાર હે. તો એવા ગુરુ એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ આપણને મળ્યા છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ જે કહેતા કે પારડ ભેંસનું દૂધ એ આપણા ઘરની અંદર જ છે, મોક્ષ બાબતે કે વ્યવહાર બાબતે બીજે ક્યાંય આપણે ફાંફા મારવા પડે નહીં અને ક્યાંય માથું ઝુકાવવું ન પડે એવા સંત એ આપણને શાસ્ત્રીજી મહારાજ એ મળ્યા છે. અને યોગીજી મહારાજ કહેતા કે પ્રમુખ સ્વામી એ શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ છે, એક રોમનો પણ ફેર નથી. તો આજે એ જ પ્રગટ સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું છે. તો એમના ચરણોની અંદર આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે એમનું વ્યક્તિત્વ ભલે અમાપ રહ્યું પરંતુ સમુદ્ર અમાપ હોય તોય અમૃતનો સાગર એનું એક ટીપું પણ આપણે જો પીએ તો પણ આપણે અમર થઈ જતા હોઈએ છીએ. ભલે આખો સમુદ્ર ઉલેચી ન શકીએ પણ અમૃતનો સમુદ્ર એનું એક ટીપું પણ માણસ પીએ તોય અમર થઈ જાય. એમ શાસ્ત્રીજી મહારાજનો ગુણ સાગર તો એવો અમાપ છે, પરંતુ એમના ગુણોને આ રીતે આપણે સંભાળતા રહીશું, એનો વિચાર કરતા રહીશું, એનું મનન કરતા રહીશું, તો શાસ્ત્રીજી મહારાજ જેવા સદગુણો એ શ્રીજી મહારાજે વરદાન આપ્યું છે કે મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તે બ્રહ્મના ગુણ જીવને વિશે પણ આવે છે. તો શાસ્ત્રીજી મહારાજને આપણે એટલી પ્રાર્થના કરીએ કે એમનું આવું અમાપ વ્યક્તિત્વ હતું તો એમના ગુણોમાંથી એવા ગુણો આપણા જીવનની અંદર પણ એ આપે, જેથી કરીને ભલે એમના જેવો દિગ્વિજય તો આપણે ન કરી શકીએ પરંતુ એમની આ સંસ્થાનું કાર્ય એ આપણે થોડું ઘણું પણ આગળ વધારી શકીએ. ભલે આપણે સૂર્ય ન બનીએ પણ દીવો બની શકીએ, ભલે રાજમાર્ગ ન બનીએ પણ પગદંડી બની શકીએ, ભલે વૃક્ષ ન બની શકીએ પણ એક તરણું બનીને પણ આપણે આ સંસ્થાની સેવા કરી શકીએ, એ પ્રકારની ગુણ ગરિમા આપણને સૌને પણ પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ અરે સ્વામી વાત કરી જે જેવો સાંઠ હોય એવું વાછરું આવે અને જેવો ઘોડો હોય એવું વછેરું આવે, તેમજ જેવા ગુરુ મળે એવું શિષ્યમાં દૈવત આવે. સ્વામી સુંદર સરળ ભાષામાં વાત કરી કે સાંઠ હોય એવું વાછરું આવે અને જેવો ઘોડો હોય એવું વછેરું આવે, તેમજ જેવા ગુરુ મળે એવું શિષ્યમાં દૈવત આવે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે આ લોકના પદાર્થ અને મનુષ્યાદિકને કેવી દ્રષ્ટિએ જોવા. આ લોકના પદાર્થ અને મનુષ્યાદિકને કેવી દ્રષ્ટિએ જોવા, એ સર્વે વિઘ્ન કરનાર છે, જે મોક્ષને માર્ગે જવું હોય તો આ બધા વિઘ્ન કરનાર છે. નહીં તો મોક્ષ સિવાય બીજું હોય તો એ લાભદાયક છે, પણ ખાલી મોક્ષ માટે હોય તો આ બધા મનુષ્યાદિક અને પદાર્થ એને કઈ દ્રષ્ટિએ જોવા, વિઘ્ન કરનાર છે, એ દ્રષ્ટિ કાયમ રહેશે તો કામ થશે. નહીં તો જે આ બધું લોકમાં ભરી જવાશે અને આપણે ગમે એવું થશે. અને એક તો કોઈ પ્રકારે સત્સંગ અથવા જાય એવું ના હોય, ને એક તો કોઈ પ્રકારે સત્સંગમાંથી જાય એવું ના હોય તે પણ જાય, ને એક તો કોઈ રીતે સત્સંગમાં રહે એવું ના હોય તે પણ રહે, એમ સંઘમાં રહેવું છે. સંઘ બળવાન છે, જે સારો સંઘ મળે તો ટકી જવાય, અને નબળો સંઘ મળે તો સત્સંગમાં જાય એવો ના હોય તો પણ જાય. અને ભણનારા કરતાં પણ ભણાવનારને વધારે દાખલો પડે છે, તેમ જ્ઞાન દેવામાં શિષ્ય કરતાં ગુરુ વધારો દાખલ કરે ત્યાં જ્ઞાન થાય છે. સ્વામી તો બધી વાત કરીને મુદ્દાઓ પર વાત ચલાવે છે કે જ્ઞાન દેવામાં શિષ્ય કરતાં ગુરુ વધારે દાખલ કરે તે જ્ઞાન થાય, પણ તે વિના જ્ઞાન થતું નથી. જ્ઞાન એ સાક્ષાત્કારની વાત છે, ભગવાન સાથે ભેદ ભરી જાય એવાની વાત છે, એવું જ્ઞાનની વાત કરે છે સાહેબ. બાકી બધું જ્ઞાન તો બધું જ્યોમેટ્રી, ભૂગોળ ને બધી ફિઝિક્સ ને બધી આઈટી બધું ઘણા બધા એ જ્ઞાન છે, એ જ્ઞાનની જે ભગવાનને મેળવે એ જ્ઞાનની વાત છે. અમૃતનું ફળ ઝેર છે, અમૃતનું ફળ ઝેર છે. તે શું? જે વિષય ભોગવવા સારા લાગે છે પણ તેનું ફળ દુઃખ છે. આપણે વિષયમાં જ પડ્યા છે, વિષયના પ્લેટફોર્મ ઉપર જ ફરીએ છીએ, એટલે જો ધ્યાન ના રાખે, અંતરદૃષ્ટિ ના કરે તો બધું સારું લાગવા લાગે. અને થાય છે એવું, આપણે જો ધ્યાન ના રાખીએ, અંતરદૃષ્ટિ ના કરીએ તો આવું બધું થઈ જાય. અમૃતનું ફળ ઝેર છે, તે શું? જે વિષય ભોગવા સારા લાગે છે પણ તેનું ફળ દુઃખ છે. હવે એનું વિષય ભોગવા એનું ફળ દુઃખ છે એવું કોઈ વાત ના કરે. ગુણાતીતાન સ્વામી વાત, જેને ભગવાન સાથે સંલગ્નતા એ વાત કર્યા, બીજાને આ વાત સૂજે જ નહીં. તે શું? જે વિષય ભોગવવા સારા લાગે છે પણ તેનું ફળ દુઃખ છે. સારા વિષય ને નરસા વિષય એ બે નાશવંત તો છે જ, પણ નરસામાં દુઃખ છે ને દોષ નથી, ને સારામાં દુઃખ ને દોષ બે છે. મારે કે સારા નરસા વિશે બધું, સારા નરસા વિશે એ બે નાશન તો છે જ, બધું આ માયામાંથી ઉત્પન્ન થયેલું બધું નાશન છે, આ દેહ નાશન છે, પછી બીજી ક્યાં વાત છે. પણ નરસામાં દુઃખ છે ને દોષ નથી, ને સારામાં દુઃખ ને દોષ બે છે. સ્વામિનારાયણ હરે સ્વયં વાત કરી છે, એકલું જ્ઞાન કેવું ને સાંભળવું તે કાંઈ કઠણ નથી. એકલું એ આપણે બધા કરીએ છીએ, એકલું જ્ઞાન જીકે રાખીએ છીએ, ભાઈ એ કાંઈ કઠણ નથી. માટે બે ઘડી વૃત્તિ પાછી વાળીને ભગવાનને સંભાળવા, ભગવાનને સંભાળવા, ને ધ્યાન ના થાય તો ભજન કરવું, પણ રસોઈ કહીને જમવું નહીં તે શા કામનું. સ્વામી મુદ્દા ઉપર વાત જાય, એકલું જ્ઞાન કેવું ને સાંભળવું તે કાંઈ કઠણ નથી. માટે બે ઘડી વૃત્તિ પાછી વાળીને ભગવાનને સંભાળવા, ને ધ્યાન ના થાય તો ભજન કરવું, પણ રસોઈ કહીને જમવું નહીં તે શા કામનું. એટલે સ્વામી બધી રસોઈ કરી હતી અને જમીએ નહીં તે શા કામનું. એમ સ્વામી એના ઉપર વાત કરે છે, એકલું જ્ઞાન કરવાથી વિષય ઓછા થવાના નથી, એકલું જ્ઞાન કહીને વિષય ઓછા થવાના નથી. ને એ તો ભગવાન સંભાળશું ત્યારે થશે, એકલું જ્ઞાન કરવાથી વિષય ઓછા થવાના નથી. તો બાયપાસ બધું ચાલવી જાય, પણ ભગવાન સંભાળવા, એમનામાં ધ્યાન, ધ્યાનમાં લેવું તો આ વિષય ઓછા થાય. એકલું જ્ઞાન કરવાથી વિષય ઓછા થવાના નથી, ને એ તો ભગવાન સંભાળશું ત્યારે થશે. અને ભગવાનને સંભાળવા માટે તો તેના પર ભગવાનીને મોટા સાધની દ્રષ્ટિ થાય, પણ એ માર્ગે તો ચાલે નહીં ત્યારે તેના ઉપર શેની દ્રષ્ટિ થાય. ટૂંકમાં ભગવાનનો આશરો કરો, ભગવાન સંભાળવા, ભગવાનને ધડપણે માનવા, ભગવાન વિશ્વાસ રાખવું, અને ભગવાન જે કહે એમના વચન વિશ્વાસ રાખવું, એ વિષય દુઃખદાયી છે એ કહે છે એમાં દ્રઢ વિશ્વાસ રાખીને માનવું. એટલે ભગવાન સંભાળશું ત્યારે થશે, અને ભગવાનને સંભાળવા માટે તો તેના પર ભગવાનીને મોટા સમયની દ્રષ્ટિ થાય. ભગવાન સંભાળે તેના ઉપર મોટી દ્રષ્ટિ, બાકી જ્ઞાન કેવું ને સર્વે તો બધું સરળ છે, પણ ખરેખર ભગવાનમાં, ભગવાન જોઈન્ટ થયો હોય, ભગવાન સાથે, ભગવાનની વાત, ભગવાનનો ખપ હોય તો આ વાત થાય. અને ભગવાન સંભાળવા માટે તેના પર ભગવાનીને મોટા સ્વરૂપની દ્રષ્ટિ થાય, પણ એ માર્ગે તો ચાલે નહીં તો તેના ઉપર શેની દ્રષ્ટિ થાય. માટે એ તો ભગવાનનો વિશ્વાસ રાખીને માંડવું. જો ફરી આવી ભગવાનમાં વિશ્વાસ રાખીને, વિશ્વાસ કોઈ પત્તો પડ્યો નથી, ભગવાનનો દ્રઢ વિશ્વાસ, એ જે કહે છે એ બધું સાચું છે, એ વિષયમાં દુઃખ છે એવું વાત કરે તો એ સાચું છે, આપણા મનનું તુક્કા ના લડાવે. માટે એ તો ભગવાનનો વિશ્વાસ રાખીને માંડવું, ને જેવો સંગ થાય તેવું થવાય છે, પણ જેમાં ગુણ નહીં હોય તેને સંગે તે ગુણ ક્યાંથી આવશે. ગુણ હોય ઉપર ઉપરથી નહીં, વાતો કરે એને કંઈ ગુણ આવી જાય એવું નથી, પણ ખરેખર ગુણ હોય એની વાત છે. પણ ગુણ નહીં હોય તેને સંગે તે ગુણ ક્યાંથી આવશે? ને જે જે ભગવાનમાં વળગ્યા હશે ને જેના જે જે વિષય ઓછા થયા છે તેના સંગમાંથી તે તે ગુણ આવશે એ વાતમાં સંશય નથી. અંતરમાં ધારીને, અંતરદૃષ્ટિ કરીને, પાછા વરીને, એ વિશ્વાસ રાખીને ભગવાન જે વાત કરી છે એ સાચું જ છે, એ વિષય ખોટા છે એ વાત કરે પણ એ સાચું જ છે એ રીતે વિશ્વાસ લાવીને પંડે તો કામ થાય. ને જે જે ભગવાન વર્ગ્યા છે તેને તેના જે જે વિષય ઓછા થયા છે તેના સંગથી તે તે ગુણ આવશે એ વાતમાં સંશય નથી. જેનું જે અંગ હોય તે તે વાતનું મુખ્ય પ્રતિપાદન કરે એ વાત સમજી રાખવી. જેવું જેનું અંગ હોય એ જ પ્રતિપાદન કરે, એને વળાંક લેવાય જ નહીં, સ્ટિયરિંગ ફરે જ નહીં. એમ જે ગુણ હોય એ માર્ગે ચાલુ જ જાય. જેનું જે અંગ હોય તે તે વાતનું મુખ્ય પ્રતિપાદન કરે એ સમજી રાખે. ને ધર્મ જ્ઞાન વૈરાગ એ ત્રણ હોય તો તે જીવના સુખને અર્થે થાય. ને ભગવાન સંભાળવા તે પણ છે તો જીવના સુખ સારું, પણ તેને મહારાજ પોતાને અર્થે કર્યું એમ માનવું લે છે. ભગવાન જે આપણે બધું કરીએ છીએ દેહ ભાવથી કરીએ પણ તોય ભગવાન પોતાને અર્થે કર્યું એમ માની લે છે. એ બહુ મોટી કૃપા છે ભગવાનની. નહીં તો અમે દેવભાવમાંથી ઊંચા જ ના આવીએ, પણ ભગવાન બધું પોતાને અર્થે કર્યું એમ માની લે છે એટલે આપણે આગળ ને આગળ વધતા રહીએ છીએ. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. ઇન્દ્રરામને અર્થારામની જોડે આસન કરે તો ગમે તેઓ હોય તેનું પણ ઠેકાણું ના રહે. ઇન્દ્રરામને અર્થારામ જે આ લોકમાં રચ્યા પચ્યા હોય બરાબર, હવે એની તેનું જોડે આસન કરે તો ગમે તેઓ હોય પણ તે ઠેક, એટલે આસન કરે એટલે વાતચીત થાય અને મોરી વાત કરે તમને સત્સંગથી પાડી નાખે. દેહના સુખનો મહત્તા ખૂબ વધારે એની જ વાત કરે. અને વૈરાગનું છેટું છે કેમ, જે વિષયમાં રાગ છે અને આત્મજ્ઞાનનું પણ છેટું છે. વિષયમાં રાગ હોય તો તે કોઈ દિવસ આત્મજ્ઞાન થાય નહીં, ભલે વાતો તો કરે પણ આત્મજ્ઞાન થાય નહીં, એ સાક્ષાત્કાર ના થાય. ને આત્મજ્ઞાનનું પણ છેટું છે. પણ જે જીવ દેહમાં જળાઈ ગયો છે કેમ, જે જીવ દેહમાં જળાઈ ગયો છે એ તો આપણે દેખાય છે, આપણે અનુભવાય છે, આપણે કેવા જડ થઈ ગયા છે. જો આપણે સ્વપ્ન અવસ્થામાં તમારે ઠેકાણું ના રહે, જાગૃતમાં તો કદાચ કોઈ બળક કરીને રાખે પણ સ્વપ્ન અવસ્થામાં તો ક્યાંથી ક્યાં ઉડાઉડ કરીએ છીએ. એ તો પછી આગળની વાત, સુષુપ્તિમાં તો ક્યાંથી ભજન થાય, તો આપણને અનુભવાય છે કેમ, જે જીવ દેહમાં જળાઈ ગયો છે. માટે હવે તો એક ધર્મને વિશે ને બીજી ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠા, એ બે વાત મુખ્ય રાખવી. હવે આ તો બધું છે, ચાલ્યા કરે, આપણે જળથી પણ તોય આટલું તો કરવું જ. મારે જે કહ્યું કે એક તો ધર્મને વિશે આપણે ધર્મ નિયમ પાળવા એ વાત, અને બીજી ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠા. સ્વામીએ કહ્યું બીજી વાતમાં કે ભગવાન નિયમ પાળવા ને ભગવાન સ્વરૂપ ઓળખવું ને સંતનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, તેના ઉપર રાજી રાજી ને રાજી આવે. તો બધું છેવટે આટલું તો કરવું આપણે, એ નિયમ પાળવા અને ભગવાન સ્વરૂપો રાખવું, સદનું સ્વરૂપો રાખવું, એ બે વાત મુખ્ય રાખી. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જય. મોટા પાસે નિષ્કપટ થવા બહુ લાભ છે, પણ નિષ્કપટ થવાતું નથી, એનું કારણ માન. માનથી પછી આપણે શરમ આવે, પણ મોટા પુરુષ અંતર્યામી છે, એમાં રહેલા ભગવાન અંતર્યામી છે, બધું જાણે છે. અને મોટા પાસે નિષ્કળ થવાને એ ભગવાન પોતે ગ્રહણ કરી લે અને એ ફળ આપે છે. પણ આપણને લોકલાજ આ બધું આડું આવે છે, અથવા તો ટૂંકમાં માન છે એ નડે છે. અને આપણે મનમાં ધારી કે મોટા પુરુષ શું ધારશે, મને કેવા જોશે, એ બધું બધી બાલિશતા છે, એ બધું કાઢી નાખવાને મોટા પુરુષ આગળ નિષ્કળ, એ તો બધું જાણે છે, એમાં રહેલા ભગવાન બધું જાણે છે. અને ભગવાન આપણે સર્વસ કહીએ અને તો બધું નખથી શીખા પર્યંત આપણે બધા જાણે છે. તે મહારાજ સ્વામી પાસે નિષ્કવટ પણ પહોંચે છે. એટલે લાજ શ્રમ રાખી જેવું છે એવું કહી દેવું. મોટા પાસે નિષ્કવટ થવામાં બહુ લાભ છે. લાભ સ્વામી ગણાવે છે કે મોટા પુરુષ બહુ લાભ છે. તે એક જણને રૂપ દેખાઈ ગયું, તેનો આકાર બંધાઈ ગયો. પછી તેણે મોટા સંત પાસે કહ્યું, ત્યારે તે સંતે મહારાજની સ્તુતિ કરીને ટાળી નાખ્યું. જો લાભમાં ટૂંકમાં એ પાપ જે આપણને જોઈ ગયું, એ પાપ મોટા પુરુષાર્થ નિષ્કળ થવામાં જતું ટળી જાય છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે. સ્મૃતિ સહિત અને સ્મૃતિ સહિતમાં કેમ ભેદ છે? સ્મૃતિ સહિત બધી ક્રિયા કરીએ અને સ્મૃતિ વગર બધી ક્રિયા કરીએ. ક્રિયા તો બધાને જોવામાં આવે કે આ બધી ક્રિયા કરે છે, પણ અંતરનો મામલો બહુ વિચિત્ર છે, એ દેખાય નહીં. અને ગોટાવારે તો જે આપણે ઘનશ્યામદાસ ગુણાતન સ્વામીના વખતમાં હતા, એ ધ્યાન કરતા હતા એકદમ. તો સ્વામીએ ટપલી મારી, સ્વામી કે સાધુરામ શું ગોટાવારો છે? તો કે મારા માટે ખોટું તૂત લાગે છે. જો પેલી ભગરી ભેંસને માથે હાથ મૂકી, હા જાણતો હતો સ્વામી તમે ચક્રવર્તી સાધારણ છો, પણ તમે તો ચક્રવર્તી છો, એટલે બધું જાણે પણ કે નહીં, કે કહેવા ભૂંડું થાય, બગડે, અભાવ આવે એ આવે એ કે નહીં. પણ જેને હેત હોય, પ્રીત હોય, તે એને જ કોટ થઈ શકે. સ્મૃતિ સહિત અને સ્મૃતિ સહિતમાં કેમ ભી છે? તો જેમ ભર્યું માણસ ને ઠાલું માણસ, ભર્યું ગાળું ને ઠાલું ગાળું, તેમ તેને ચાલવું, બોલવું, જોવું, સાંભળવું, ખાવું ઇત્યાદિ ક્રિયામાં ભેદ છે. આ થોડી આપણી બુદ્ધિ વાપરી દેખાઈ આવે. આ જે ઠાલુ સ્વામીએ કહ્યું કે ઠાલુ માણસ, ભર્યું માણસ અને ઠાલુ માણસ દેખાય. એને બોલવા ચાલવા બધામાં ખબર પડે કે આ ઉપરથી બકવાસ કરે છે અથવા તો આમથો આમથો કહે છે, પણ એમાં કંઈ માલ નથી એ દેખાઈ આવે. અને ભરેલો માણસ હોય, ઠરેલ હોય, એની બોલવા ચાલવા બધી રીતમાં વિવેક હોય, વાણી વિવેક હોય, બધું એમાં બધું ઘણું બધું હોય. ભર્યું ગાડું, ઠાલું ગાડું એ તો દેખાય આપણે. ખાલી ગાડું હોય, ખડખડ ખડખડ બહુ અવાજ કરે, અને ભરેલું ગાડું હોય એ તો ખટટ ખટટ એમાં ફેર પડે. અને તેમ તેને ચાલવું, બોલવું, જોવું, સાંભળવું, ખાવું ઇત્યાદિ ક્રિયામાં ભેદ છે. સ્વામિનારાયણ હરે સાંઈ વાત કરી છે. મોટાનો મહિમા જીવને સમજવો કઠણ છે. મોટા એટલે સ્વામી કહ્યું, સ્વામીની વાત છે, એનો મહિમા સમજવો બહુ કઠણ છે. કેમ કઠણ છે? કેમ જે બ્રહ્માંડની પણ ગણતી નહીં. બ્રહ્માંડ એટલે અનંત બ્રહ્માંડ. આ એક તો મુક્તના મુક્ત હોય એમાં અનંત બ્રહ્માંડની બધી ક્રિયા પ્રક્રિયા ચાલતી હોય. તો આ મહારાજ સ્વામી ક્યાં વાત છે? પણ તો એ સમજાય નહીં. બ્રહ્માની પણ ગણતી નહીં. ને વળી આ લોકના તુચ્છ પદાર્થની પણ સંભાવના રાખે તે વાત કેમ સમજાય? સ્વામિનારાયણ હરે સાંઈ વાત કરી છે. મોટા એકાંતિક ક્રિયા કરાવે ને બીજા ક્રિયા કરે તો ભેદ છે. હવે ક્રિયા તો બધા કરાવે, આપણે આજ્ઞા કરે, આપણા ઉપરી હોય, આપણા એ હોય, ક્રિયા કરાવે અને બીજા કરાવે અને સ્વામી કરાવે, એ ક્રિયામાં ભેદ છે. એટલે સ્વામી કહે છે કેમ જે મોટા ક્રિયા કરે તેમ બંધાવા દે નહીં અને તેનો ફેર ચડાવી દે નહીં. આપણે મોટા ક્રિયા કરાવે, બીજા કરાવે, ફેર છે. એ ક્રિયા તો બધી કરે છે, સારું છે, કરવી પડે, પણ મોટા ક્રિયા કરાવે એમાં બંધાવા ન દે, આપણને બંધન ના થાય, ક્રિયાનો ભાર ન રહે, અને તેનો નિષેધ કર્યા કરે. જો હવે સ્વામી પણ ક્રિયા કરાવે, પૈસા કોઠારી પાસે રખાવે અને એ બધું હોય, પણ સ્વામી કે ગુણાતન સ્વામીની વાત, એ ક્રિયા બંધાવા ન દે, એ તમને ભાર ન જણાય, એટલે તમે અલિપ્ત રહો, એવી રીતે વર્તે. એટલે મોટા ક્રિયા કરાવે એ આપણે નિર્લેપ રાખે, એ કોઈ રીતે બંધન ન થાય એ રીતે વર્તે. અને નિષેધ કર્યા જ કરે, કોઈ પણ ક્રિયા હોય નિષેધ કરે. જો શાસ્ત્રી મહારાજ એકવાર ટ્રેનમાં જતા હતા, પછી ઉપલા મારે બેસી ગયા, તો ઉપલામાં એટલે પાટી હોય એના ઉપર પણ પછી જારી હોય, જારી હોય તો સ્વામી બેસી ગયા. અને સવારના પહોરમાં સ્વામી ઉઠ્યા અને ધડ વાગ્યું, એટલું સ્વામીને એમ કે આખું ખુલ્લું હશે, ભાગ્યું તો બહુ કોઠારી હતા. સ્વામી ઓહો, તો બહુ વાગ્યું. સ્વામી કહે આ લાકડું. સ્વામી કે નિશ્ચિત કહી નાખે તો આપણે બંધાઈને બીજાને બંધાવા ના દે, એટલે નિષેધ કર્યા કરે બધી ક્રિયામાં. આપણે એ રીતે આપણે નિર્લેપ રહીએ. ને બીજો તો કરાવે અહીંયામાં ભેગું થઈને ખડકાયા, નવરા રહે તો પણ તેના મનસુભા કર્યા કરે. અને બીજા ક્રિયા કરાવે તે ક્રિયા બંધન થાય અને અહીંયા ભેગું થઈને ખડકાયા નવરા રહે તો પણ તેને મનસુ. પછી નવરો આશાવે, ક્રિયા ના કરતો એને આપણે બેઠાવીએ તો પણ મનસુભા તો ચાલ્યા કરે. જે ક્રિયા કરી હોય એના મનસુભા થયા જ કરે. તો એ રીતે બંધન, ઘણું બધું બંધન થાય. અંતરમાં ગોટાવળ આવે, પછી ગોટો જ મળે ને. ક્રિયા આપણે કરી હોય નિર્બંધ રૂપે કરી હોય એટલે ગોટો વરે જ. એ ટૂંકમાં એ મોટા ક્રિયા કરાવે એની વાત જુદી છે, અને બીજે સામાન્ય આપણે ક્રિયા કરાવે એમાં બધું બહુ ફેર છે. જમીન વાસ્તવનો ફેર છે. અંતર ગોટ તે કરનાર કરે એટલા દાડા તો તેના ઉપર સર્વ હેત બહુ કરે. હવે ક્રિયા કરે અને બધાને હેત થાય, ક્રિયા કરે પોતાનું કામ કરે એટલે હેત તો થાય જ. પણ સ્વામી કહે છે પણ તેથી જ્ઞાન તેના પર સર હેત બહુ કરે. પણ તેથી જ્ઞાન વિના જો કંઈક આડું થઈ જાય તો તેને માથે સંસ્કાર કરે. પછી એ જ વ્યક્તિ હોય જે ક્રિયા કરાવે છે, બહુ હિત કરે, પોતાનું કામ કરે, બહુ હિત કરે, પણ કંઈક આડુંવડું થઈ જાય તો એ ના એ જ માછલા ધોય એટલે ટડકાવે, બધું ઘણું બધું કરે, એને સુખ ના આવે. ને મોટા ક્રિયા કરાય તે તો જેમ બકરાને ખવડાવીને સાવા જાગા રાખે તેમાં તોલ વધે નહીં. હવે સ્વામી ક્યાંથી માર્ક કર્યું હશે આપણને લાગે, પણ ઓલા બકરાને ખવડાવે એને સાવા જાગા મૂકે તો વધવા જ નથી. કારણ કે બીક ફફડાટ હોય એટલે ખાધું હોય બધું પર નીકળી જાય. એ રીતે તો સ્વામી કોઈ મોટા ક્રિયા કરાવે એવી રીતે કરાવે, કે મોટા ક્રિયા કરાવે તો જેમ બકરાને ખવડાવીને સાવજ આગળ રાખે તેમાં તોલ વધે નહીં તેમ કરાવે. એવી રીતે ભેદ છે પણ એ વાત સમજાય નહીં. એટલે ટૂંકમાં આપણે ક્રિયાનું બંધન થાય નહીં. પણ એ વાત સમજાય નહીં. આપણે પોતપોતાનો સ્વાર્થ હોય, આપણું કામ કરતો હોય એટલે હેત થાય. અને એ હેત તો એ મોટા પુરુષનું હેત છે, એ જુદી જાતનું છે. એ કોઈ બંધન ના થાય, નિષેધ કર્યા કરે. અને આવી રીતે આપણે કોઈ રીતે બંધન થાય નહીં, એ રીતે ક્રિયા કરે. સ્વામિનારાયણ હરિ. સ્વામી વાત કરી છે, મહારાજ બેઠા બેઠા વાત કરતા હોય ને કેટલાક સુઈ રહેતા હોય. મારે તો 24 કલાક વાત કરે રહે, અને કેટલાક તો એકદમ ઘોર્યા કરે, એકદમ સત્સંગની પડી ના મહારાજની પડી ના હોય એને પોતાની પડી હોય એટલે પોતાને જે ગમે એ તે કરે. એટલે શ્રીજીમાંનો વખત બહુ થયું તો અત્યારે તું કેવું થતું હશે? મહારાજ સાક્ષાત બિરાજતા હોય તો એ આવી દે. સ્વામી કહ્યું, માં જ બેઠેડા વાત કરતા ને કેટલાક સૂઈ રહેતા, તેના પશ્ચાતાપ સ્વરૂપ તો જે જાગતા હોય તેને મહારાજ કેટલીક વાર મળતા, એમ શ્રદ્ધાવાળાને સુખ આપતા. પછી જે જાગતા હોય, વાતો સાંભળતા હોય, ખપડ એને મહારાજ મળતા, કે જે જે સૂઈ રહેતા હોય એના પશ્ચાતાપ માટે એને જાગૃત રાખે કે જો આ બધું જાય છે, એટલે મહારાજ ભેટતા, શ્રદ્ધાવાળા હોય એને ભેટતા, ઓલા સૂઈ રહેતા હોય એના માટે એને ખબર પડે કે આ જો મહારાજ ભેટે છે શ્રદ્ધાવાળાને અને આપણે શું કરીએ છીએ એમ દેખાડે. સહજાન સ્વામી મહારાજની જય. આપણે સત્સંગ કરવાના છીએ, ભાગ્ય જગાડવાના છે, પણ એ પહેલા સત્સંગ શું છે એ વાત કરી આપણે. અનંત કલ્પ ગયા, એક કલ્પ એટલે 8,64,00,000,000 વર્ષ, એટલે 8,64,00,000,000, એમાં 1 કરોડ લો, 8,63,00,000,000 ફિક્સમાં મૂકો. 1 કરોડ વર્ષમાં 2 સતયુગ, 2 કળિયુગ, 2 ત્રેતા, 2 દ્વાપર, 2 કળી, 1 કરોડ વર્ષમાં જ આ બબ્બે વાર થઈ જાય. તો 8,63,00,000,000 વર્ષમાં કેટલા થાય? યુગોના યુગો. પછી મારે કે અનંત કલ્પ, એક કલ્પ નહીં, આ એક કલ્પમાં બધી આ ધામધૂમ થાય છે. અનંત કલ્પ જો આ સમજવા જેવી વસ્તુ છે. ભાગ્ય જાગે આવે જે વાત કરીએ છીએ, ખરેખર અનંત કલ્પથી આપણે રખડીએ છીએ. જન્મ અનંત કલ્પ ગયા, પતી ગયો, હવે આપણને ખબર નથી શું થયું, પણ વીતી ગયા ખરા, વીતી ગયા, અનંત કલ્પ વીતી ગયા. તેમાં એક વાર પણ જો સત્સંગ મળ્યો હોત, જો આ સત્સંગ, સત્સંગનો મહિમા, એક વાર સત્સંગ મળ્યો હોત, અનંત કલ્પથી આપણે ભટકીએ છીએ, પણ એમાં એક વાર જો સત્સંગ જે આપણને મળ્યો છે, એક વાર જો સત્સંગ મળ્યો હોત તો જન્મન રહ્યું ના હોત. આ જન્મનનું કારણ આ છે, સત્સંગ મળ્યો નથી એટલે રખડપટ્ટી રખડપટ્ટી. ભલે પ્રકૃતિ પુરુષ સુધી પહોંચી જાય પણ તો એ ભમે છે. અનંત કલ્પ ગયા, આ બહુ સમજવા જેવી વાત. પૂરો 10 જન્મનું કોઈ કે આગલા જન્મ તો કહે છે, ઘણા ઘણા દ્રષ્ટાંતો છે, સાયન્ટિફિકલી પણ દ્રષ્ટાંત પાર પડે. હવે 10 જન્મમાં આપણે યાદ આવે 10 જન્મનું, કેટલી માથાપત, કેટલા દુઃખો, દુઃખ જ છે, દુઃખ દુઃખનો દરિયો. 10 જન્મનું યાદ આવે બધું, દુઃખ દુઃખ દુઃખ દુઃખ, શું દશા થાય, ગાંડો થઈ જાય. તો હવે અનંત કલ્પ ભગવાનની દયા છે, ભગવાન પડદો પાડી દે, એટલે પછી બીજે જન્મે કૂટો હતો, પણ ઓલા આગલા પડદા પડી ગયા એટલે રાહત છે. અનંત કલ્પ ગયા તેમાં એક વાર પણ જો સત્સંગ મળ્યો હોત તો જન્મ મરણ રહ્યું ના હોત. એટલે આ જન્મ મરણથી મુક્ત થવાના છે આપણે, થઈ ગયા છે. ભગવાન સંગ મળ્યા, આ છેલ્લો જ જન્મ છે, છેલ્લો જન્મ. હવે જો આપણે જો આ મહારાજ સ્વામી ના મળ્યા હોત તો જન્મ ચક્રાઓ ચાલુ હોત. મહારાજ સ્વામી મળ્યા એટલે બ્રેક વાગી ગઈ, અને છેલ્લો જન્મ થઈ ગયો. બ્રેક વાગી ગઈ નહીં, છેલ્લો જન્મ. જન્મ લેવાનું રહ્યું નહીં. જો આ અમરીશ રાજાની કન્યા એના મુરદ જોવા ગયા નારદજી, એમ પરણાવાના હતા. તો મુરત જોઈને આવ્યા પાછા, દસ જન્મ થઈ ગયો, દસમી પેઢી ચાલતી હતી કન્યાની, સમજ પડી. અમરીશ રાજાની કન્યા એને પરણાવાના હતા. તો નારદજી મુરત જોવા ગયા દેવલોકમાં ઉપર, અને પાછા આવ્યા તો દસમી પેઢી ચાલતી હતી. દીકરાને દીકરાને દીકરાને કે નારદજીનું મુહૂર્ત તો ક્યાં. આપણે આજે દસ જન્મ વીતી ગયા એટલે નારદ મુહૂર્ત જોવા ગયા, તો આપણે તો સ્વામી ને મહારાજે કહ્યું ગમ્યો હશે ગમ્યો હશે પાંચ જન્મથી વધારે લેવું નહીં પડે. હવે આ દસ જન્મમાં તો આંખનો પલકારો, એટલે આપણે ધામમાં જ બેઠા છીએ. આયા છે બોર્ડર ઉપર આવી ગયા, સ્વભાવ ટળે એટલે એન્ટ્રી ધામમાં. અનંત કલ્પ ગયા તમે એક વાર પણ જો સત્સંગ મળ્યો હોય તો સત્સંગની કેટલી કિંમત છે. શ્રીજી મહારાજે કહ્યું અનંત બ્રહ્માંડનો રાજા હોય, અનંત બ્રહ્માંડનો રાજા હોય, પણ એને જો સત્સંગ ના મળે તો એને જીવન અલેખે. અનંત બ્રહ્માંડનો રાજા, એક બ્રહ્માંડ કેટલી ધામધૂમ ચાલે, ચૌદ લોક ને કેટલું બધું થાય છે, પૌરાણિક કથામાં બધું કહે છે. એક બ્રહ્માંડ, અને બ્રહ્માંડ તો અણુની પેઠે ઉડે છે મહારાજને, એટલે અનંત બ્રહ્માંડનો રાજા હોય. શક્ય છે આ ઉપાસના ના હોય અને બ્રહ્માંડનો રાજા હોય, અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ આ ઉપાસના સત્સંગ અક્ષર હાથમાં ના આવ્યું હોય તો એને જીવન અલેખે છે. અનંત બ્રહ્માંડનો રાજા કોઈ અર્થ નથી, એક બ્રહ્માંડની ક્યાં હોય છે, અનંત બ્રહ્માંડનો કોઈ અર્થ નથી. આ સત્સંગની દ્રષ્ટિએ, સત્સંગ ના હોય તો બધું ધામધૂમ ચાલે બધી. મારે અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ જો સત્સંગ ના મળ્યો તો એનું જીવન અલેખે, વ્યર્થ. અનંત બ્રહ્માંડનો રાજા તો વ્યર્થ, તો જેને સત્સંગ મળ્યો છે એની કેટલી કિંમત છે. આપ બધાને જો આ નાના નાના સત્સંગ મળ્યો ઉભા થાવ. જ્યાં સત્સંગ મળ્યો છે અનંત બ્રહ્માંડનો રાજા કરતા વિશેષ. એટલે આપણા સત્સંગમાં તો કોઈ નાના મોટા નથી, શરીરે કંઈ નાના, એ બધું ગણિત જુદું છે. જો આ ગયે જન્મે 90 વર્ષના હતા અને આ જન્મે 10 વર્ષ એડ થયા, 110, અરે 100 વર્ષ, 100 વર્ષના છે આ બધા.
2: મહારાજ સાહેબ મળ્યા એટલે બધું ઠેકાણે પડી ગયું. પ્રજા બહુ મોટી પ્રાપ્તિ. એટલે જેને સત્સંગ મળ્યો હોય એટલે કેટલું કામ થાય. મહારાજે પ્રથમના 24મા વાત કરી, ગમે એવો હોય

કથા છે, એમનો જોગ થાય એટલા માટે. એવું કોઈ કાંઈ કોઈ મેળ નથી. આ સત્સંગ મળ્યો એની જ બસકી મત. ગરીબ હોય, તંગર હોય, આ હોય, સત્સંગ મળ્યો પતી ગયું, જોવાનું જ નહીં. એટલે આપણે આ સત્સંગી સાથે હેત પ્રીત રાખવી એનું આ કારણ છે. બીજા તો ગમે બ્રહ્માંડનો રાજા હોય તો એની કિંમત નહીં. સત્સંગી તમે હોય, આ જો નાના નાના એને પગે લાગો કામ થઈ જાય. એ યોગી આપણે વાત કરી હતી, દાસનો દાસ કેમ થવાય. બાપા એક હરિભક્ત હતા, એમનો દીકરો હતો. મારે યોગી આપણે કહ્યું કે આ તમારો દીકરો છે, એને પગ ચરણ ધોઈને અમે પીએ. દાસને કહેવી મોટી સત્સંગમાં દિવ્ય દ્રષ્ટિ પામવાની. એટલે સત્સંગ, એટલે સત્સંગ આ છે, આ સામાન્ય નથી. આ બાળમંડળનું એનું બેકબોન મહારાજ સ્વામી છે. આ લોકના નહીં, ઓલા બીજા જ્હોન મેલ્કમ એ બેકબોન નહીં. આ લોકોના બેકબોન તો મહારાજ સ્વામી છે. પરથી પર અનંત કલ્પ ગયા, તમે એક વાર પણ જો સત્સંગ મળ્યો હોત તો જન્મ મન રહ્યું ના હોત. સત્સંગનું તેજ કોટી સૂર્ય સરખું છે. ગુણાનંદ સ્વામી સામે બાળકો બેઠા હતા. સ્વામી કે આ બાળકોના સામે જોઈએ કોટી સૂર્યનો તેજ છૂટે છે. એટલે મહારાજે સામાન્ય બનાવી દીધા છે આપણને, એમને મજા આવે. સરખે સરખા હોય સજાથી તો આ સત્સંગ સુખ આવે, નહી તો અનંત કોટી સૂર્યનું તેજ આપણે સામે ઊભું રહે. એક સૂર્ય સામે જોઈ શકતા નથી, અનંત સૂર્યનું તેજ સામે શું જોઈએ. એટલે શ્રીમાન આ માસ્ટર પ્લાન છે. એ પોતે સામાન્ય થઈને આવ્યા અને આપણને સામાન્ય બનાવ્યા, અને પછી એમાં દીવભાવ રાખવાનો, અને આપણે મનભાવ કલ્પવાનો. એ આપણે દીવભાવ રાખવાનો અને એ આપણામાં મનુષ્યભાવ રાખે તો જ કામ થાય ને. હવે આપણા દીવભાવ રાખે તો કામ ના થાય. એટલે બધી આ ગોઠવણ છે. સત્સંગ મળ્યો અને પારા મારા કે દેવતાઓ ઈચ્છે છે એને મળતો, આ સત્સંગ મળતો નથી. આ જે આપણને મળ્યો છે આટા મારા ઊંડ નદી હતી આ ભાદરામાં, તો ત્યાં યોગ્ય પૂજા કરતા. તો યોગ્યા એક વાર કહ્યું કે દેવતાઓ આટા મારે છે અહીં. તો હવે યુવકોએ કહ્યું કે બાપા એટલા અભિમાની આ પગે લાગવા આવતા નથી. તો બાપા કે ચોકી છે આવી જ ના શકે. નિશ્ચલ મુનિ ને એમ એમની ચોકી છે આવી જ ના શકે. એમાં અધર્મરૂપી ઉલુકને કાંઈ દેખાતું નથી. એટલે આ લોકોને ધાર્મિક કહેવાય તો અધર્મી મહારાજની ભાષામાં તો બધું ઉડી જાય. ધાર્મિક કહેવાય વેદ વેદાંત બધું બધું કરતો હોય તો મહારાજની દ્રષ્ટિમાં અધર્મિક આવું થાય. ભગવાનને સંતનો અવગુણ આવે અધર્મી થઈ જાય. ગમે એટલો ધર્મવાળો હોય, સ્વર્ગમાં ગયા જેવો કર્મ કર્યો હોય, સંતને ભગવાનનો અવગુણ આવે અધર્મી. અને બધા કર્મે કુકર્મે યુક્ત હોય પણ જો ભગવાન સંતનો ગુણ આવે તો બધા પાપ ભરી જાય અને ઉપરથી પૂર્ણ ઢગલા થાય અને એને વડે આ સત્સંગ ઓળખાય એવું.

0: મોટી વાર મસ્તક જાય અને આખા બ્રહ્માંડનું રાજ જતું હોય, છતાં પણ સત્સંગ આગળ તે સોંગું છે. કોટી બ્રહ્માંડનું રાજ આપણે કલ્પના જ કરે છે. આ પૃથ્વીનું એન્ડ આવે નહીં. આ પૃથ્વી જોઈએ ને આપણે કેટલું બધું છે. આ પૃથ્વી, આ પૃથ્વી તો સૂર્ય આગળ એક તણખો છે, તણખલું છે આપણા જ સૂર્ય. તો આ બ્રહ્માંડની તો ક્યાં વાત થાય. પણ તો એ મહારાજે કહ્યું કે કોટી વાર મસ્તક જાય, એક વાર નહીં કરોડ વાર મસ્તક જાય. આપણે કરોડ વાર મસ્તક આપવું પડે અને આખા બ્રહ્માંડનું રાજ જતું હોય. આખા બ્રહ્માંડનું રાજ એટલે અમે તો એક સરપંચની ચૂંટણી જીતીને આવ્યા. પાદરા ગામમાં અમે હતા તો એટલે કાર્યકર બાપા અને 5 મિનિટ આપવા વાત કરે તો 50 જણ હતા વધારાની. તો બેઠા બેઠા પલાઠીમાં નીચે બેસીને પણ ઉપદેશ આપે, ખુરશીમાં ઉભા થાય. કેટલો કોટો ચડી ગયો સરપંચની ચૂંટણી. તો કેનેડા પ્રાઇમ મિનિસ્ટર હતા, અમેરિકા હતા, તો ક્યાં એને જાળી રાખવું પડે ઉડી ના જાય. તે જેવા તો આખા બ્રહ્માંડનું રાજ કોટી વાર મસ્તક જાય અને આખા બ્રહ્માંડનું રાજ જતું હોય, છતાં પણ સત્સંગ આગળ તે સોંગું છે. સત્સંગ એટલી બધી પાવરફુલ વસ્તુ, એટલું બધું છે, બધું આવીએ. સત્સંગમાં બધું આવે. સત્સંગ એક મૂળ સત્પુરુષ, પછી એને લગતું બીજું બધું હોય એ સત્સંગ કહે. એટલે આવો સત્સંગ આપણે મળ્યો છે, બળ રાખજો, કેફ રાખજો. અને બીજું તમારું જો આપણે આ પ્રાપ્તિ છે ને હિમાલય જેટલી, અને તમે બધા પ્રોબ્લેમ હોય જે શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બીજાને કૌટુંબિક, સામાજિક, આ બધા પ્રોબ્લેમ હોય ને એ ઢેફું હિમાલય આગળ ઢેફું. એટલે એવી પ્રાપ્તિ થઈ છે આપણને. પ્રાપ્તિની અંદર ખૂબ બળ રાખવું અને મારા સ્વામી સિવાય બીજી કોઈ ઈચ્છા રાખી નહીં, મારા સ્વામીમાં લીન થઈ જવું, એમાં ધ્યાન ધારણા બધું મારા સ્વામી સત્પુરુષ એમાં આપણે ખોઈ જવું. સેવાન સ્વામી મહારાજ.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જેતલપુરના મોલમાં શ્રી વાત કરી કે ગ્રહસ્થના નિયમ, ગ્રહસ્થના નિયમમાં ગ્રહસ્થોએ વર્તવું. શિક્ષાપત્રીમાં છે ને આચાર્ય, ગ્રહસ્થ, ત્યાગી બધા નિયમ લખ્યા. મારાનો બહુ આગ્રહ છે નિયમમાં રહેવાને. નિયમ નિશ્ચય એ હોય, નિશ્ચય હોય મારા સ્વામીનો, અને નિયમ અક્ષરધામ જતા કોઈ રોકે નહીં. એને ગ્રહસ્થના નિયમમાં ગ્રહસ્થોએ વર્તવું. સત્સંગીએ સત્સંગીનો નિત્ય યોગ રાખવો. કોને કોનો યોગ રાખ? સત્સંગીએ સત્સંગીનો યોગ રાખો, કુસંગીનો નહીં. સત્સંગીએ નિયમ પાળતો હોય, બળની વાત કરતો હોય, મારી વાત ના કરે, આ બધા લક્ષણ છે, એનો સંગ રાખો. મારી વાત કરે, બીજી ત્રીજી વાત કરે અને અભાવ ગુણ તો વાત જ નહીં. સત્સંગીને મળે અભાવની વાત ના જોઈએ. મહારાજે ખૂબ ઘસી ઘસીને વાત કરી. ગૃહસ્થના નિયમમાં ગૃહસ્થે વર્તું, સત્સંગી સત્સંગીનો નિત્ય યોગ રાખવો, સંત સમાગમનું વ્યસન પાડવું. વ્યસન હોય ને, ડ્રગ્સના વ્યસન હોય અને બહુ તકલીફ પડે, અને અફીણનું વ્યસન તો મારી નાખે, અને સિગરેટ ને દારૂ ને એ તો બધું વ્યસન હોય. તો મહારાજ કે એવી રીતે સંત સમાગમનું વ્યસન રાખો, એટલે રહેવાય જ નહીં. અમે કર્મસદમાં જયંતિ ઉજવી હતી બાબાની, તો એક હરિભક્ત એમના મિત્રને લઈ આવ્યા. મિત્ર વચ્ચોવચ્ચ બેઠા હતા અને કાઢવા જતા હતા સિગરેટ. એના મિત્રે કહે અહીં નહીં, અહીં નહીં. થોડી વાર પછી, 5 મિનિટ પછી હાથ થાય કાઢે, એટલે અહીં નહીં. પછી ઊભો થઈને બહાર નીકળી ગયો. ઓલા વોલેન્ટિયર પાસે ત્યાં ત્યાં ગયો કે હવે આ સભા નથી એટલે ફૂકસ. તો વોલેન્ટિયર ના પાડી, પછી એને ચૂરે ચૂરક કરી નાખ્યો અને તે દિવસથી ગઈ. એટલે જો આ રહેવાય નહીં, આ એટલે સંત સમાગમ વિના રહેવાય નહીં જાય. હવે સંત સમાગમમાં એક ભેદ સમજો તમે, કે મારી વાત તો હોય જ નહીં, બળની વાત હોય અને મહિમાની વાત હોય. હમણાં આત્મસ્વરૂપ સાથે વાત કરીએ એવા બધા લક્ષણ હોય એની વાત, એનો સમાગમ કરો. બળવા વધે અને એસ્કેલેટિંગ સ્પીડમાં વધીએ આપણે જોરદાર. સ્વામી કે ઉત્તમનો સંગ કરવો, મધ્યમને કનિષ્ઠનો પણ નહીં. સમાગ બહુ ફેર પડે, એક શબ્દમાં મારી નાખતા. એક શબ્દ ગરી ગયો હોય ને ઘૂસી ગયો હોય એ નીકળે જ નહીં, અને નડ્યા જ કરે. અને બધી વાતમાં જ્યાં જ્યાં શ્રદ્ધા રાખવી હોય ત્યાં જ નડે એવું થાય. અને કુસંગ તો કરો જ નહીં. ગ્રસ્તના નિયમમાં ગ્રસ્તોએ વર્તવું, સત્સંગે સત્સંગે નિત્ય યોગ રાખવો. સહેજે એનું જ ભયબંધી, સત્સંગની જ ભયબંધી. બીજા તમને લાગે બહુ સારી વાત કરતો હોય, આ કરતો હોય, વર્તન સારું હોય, પણ એ સત્સંગી ના હોય તો એ ભૂલે ચૂકે. પણ અથવા એની વાત મનમાં ના ધરવી. આપણે બધાની વાત મનમાં ધરી લઈએ, અને કુસંગી હોય સત્સંગી હોય બધાની વાત મનમાં ધારી લઈએ, અને આવું પરિણામ આવે. બહુ સીધીમાં બહુ કુસંગ, ભલે સત્સંગ ના કરો પણ કુસંગ તો કરવો જ નહીં. અને મહારાજે વડતાલના 20માં લખ્યું, જનક રાજા જેવા તો કેટલી સ્થિતિ હોય, આત્મસ્થિતિ આત્મરૂપે વર્તે. પણ તોય મહારાજે કહ્યું કે જનકે પણ કુસંગ ના કરો. કુસંગ છે ને ઝેર, હળાહળ ઝેર. તમે બે મણ દૂધ પાક હોય, સુરતી દૂધ પાક, યોગી આભા કહે કે અંદર પેન્સિલ રાખીને તો ઊભી રહે પડી ના જાય એવો સરસ દૂધ પાક. એમાં સાપની લાર પડી હોય, ટોપ ટુ બોટમ કોઈ પણ ખૂણા બધા એમાંથી કાઢીને પીએ દમ, એવી છે. એટલે આ કુસંગ એવો છે, એક ટીપું અંદર પડે બધું બગાડી નાખે. સત્સંગ સમાગમનું વ્યસન પાડવું, ભાઈઓએ ભાઈઓમાં સત્સંગ કરવો. જો મારા મર્યાદા એવી બાંધી છે, એમાં ગમે એવું હોય ને, બધું સારું હોય તો અંતે બગાડ થાય એવી હોય છે. એટલે આ મર્યાદા આપણે ખાસ રાખવાની. મન કર્મચને નિયમમાં રહીને જે સત્સંગ રાખશે તેને અંત સમય આ મૂર્તિના દર્શન થશે. એટલું મારે મહારાજની વાત, નિયમમાં રહેશે મન કર્મચને નિયમમાં રહીને. જે મન કર્મચને એ ઉપરથી નિયમ પાડે પણ અંદર બેસતું ના હોય, બધું શું છે બધું. એટલે મારે કે ધર્માંશ પ્રધાન હોય, એટલે નિયમ પાડતો હોય પણ નિયમ પાડવામાં આસ્થા હોય, શ્રદ્ધા હોય કે આ નિયમ મારું રૂડું કરશે, ભગવાન આપેલા નિયમ છે, એવી રીતે ઉપર છેલો નહીં. મન ઉપરથી નિયમ ધર્મ પાડે પણ મનમાં એવું ના હોય કે આ બધું ઠીક છે, એવું મહારાજના આપેલા નિયમ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણના આપેલા નિયમ એ પાડવા જ જોઈએ. એક સરકારી અમલદાર હોય, એક કલેક્ટર હોય, ગમે હોય, એ કાયદો પસાર કરતો પાડીએ છીએ આપણે, ના પાડીએ તો દંડ થાય. તો એવું મહારાજના નિયમ તો પેલા સર્વોપરી. અને મહારાજે છે ને મિલિટરી કાયદો નથી કર્યો કે આ નિયમ પાડો જ પડે. મહારાજે સહેજે કહ્યું આ નિયમ પાડશો તો રૂડું થશે, ભલું થશે, તો અને ખૂબ આગળ આવશો, અને મહારાજને હેત પ્રેમ રહેશે. અને શ્રીજી મહારાજનો હેત આપણે કેટલી મોટી વાત છે. બીજા બધા કચરાનું હેત આપણે કાંઈ પ્રાપ્તિ ના થાય, અને આ દેહ પડ્યો એટલે પતી ગયું, બીજા દેહમાં તો ક્યાંય જન્મ લે. એટલે હવે આ નિયમ છે સાચા માનીને પ્રેમપૂર્વક પાડવું, પ્રેમપૂર્વક. મન કર્મચને નિયમમાં રહીને જે સત્સંગ રાખશે તેને અંત સમય આ મૂર્તિના દર્શન થશે. કેટલી મોટી હોય કે કોઈ સાધન, હું તે પાસે લટકું ને જંગલમાં જવું ને એ કોઈ સાધન નહીં. અમારે કે અમારા નિયમ આપ્યા છે, નિયમ પાડજો તો અંત સમય આ મૂર્તિના દર્શન. કેટલી મોટી હોય. અને નરસિંહ મહેતાને એક વખત દર્શન થયા, અને બીજા બધા એક એક વખત દર્શન થયા. અને આપણે મારે કે અખંડ તમે નિયમ પાડશો તો હંમેશા આ મૂર્તિના દર્શન થયા કરશે. સત્સંગમાં એ વ્રજનો વજ્રનો કોટ છે, આ નિયમ છે ને વજ્રનો કોટ છે. હવે કિલ્લો હોય, ફોર્ટ આપણે, એને સરાઉન્ડિંગ પેલા હોય. આજે રેડ ફોર્ટ ઇંગ્લેન્ડમાં છે, કિલ્લો જબરજસ્ત છે, એમાં કોઈ પેસી ના થાય. એટલે મહારાજ કે અમે અમારા આપેલા નિયમ, એક કાંકરી ના જાય અંદર. સત્સંગમાં એ વજ્રનો કોટ છે, તેને મર્મ મન કરવચને આશ્રીને રહેજો. આ નિયમમાં પ્રેમથી પ્રેમથી મહારાજના આપેલા નિયમ છે એમાં શંકા રાખી નહીં, એટલે આપણે અતિશય ભલું થશે. મારે કે અમે અક્ષરધામમાંથી નિયમ લાયા છે, અહીંના નહીં, આપણે અહીંના બનાવેલા નથી. યોગીઓ આપણે પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં એ શાસ્ત્રી મહારાજ તમારામાં રહેલા નિર્માણ નિષ્કામ એ ગુણ આપજો, તમારામાં રહેલા, બીજામાં રહેલા નહીં. બીજામાં હોય તો સાત્વિક હોય તો નિર્ગુણ, એટલે તમારામાં રહેલા જે ગુણ છે એ આપજો, બીજા મારે જોઈતા નથી. ધર્મમાં ખામી આવવા દેવી નહીં, જો ધર્મમાં ખામી આવવા દેવી નહીં. બી બધી વાત તો ચાલે, વાંધો નહીં. ધર્મ એ મારું હૃદય છે અને ભવન છે. કેટલું મારે કહે, ધર્મ ઇટ્સ માય હોમ એન્ડ માય હાર્ટ, કેટલું બધું. એટલે આપણે આ નિયમમાં આપણે ખાસ રહેવું. મારાનું ઘર કેટલી મોટી વાત, મારું ઘર અક્ષરધામ, એટલે અક્ષરધામ એવું છે. અને હાર્ટ હૃદય, એટલે આ નિયમ આપણે પ્રેમથી પારવા, શ્રદ્ધાથી પારવા. માં અક્ષરધામ પ્રાપ્તિ, હાર્ટ અને હોમ, પછી ક્યાં જવાનું. દ્રઢ ટેક ના હોય તો પલકમાં બધું ઉડી જાય. એ આપણે ભલે અત્યારે ગમે તે હોય, પણ મારે નિયમ પારવા છે એવું હોય. અત્યારે આપણે ગડબડ સડબડ હોય બધું હોય, પણ મનમાં દ્રઢ રાખવું, મારે નિયમ પારવા છે અને ભગવાનને રાજી કરવા છે. દ્રઢ ટેક ના હોય તો પલકમાં બધું ઉડી જાય. સરોવર નીરથી ભર્યું હોય પણ પાળમાં થોડું કાણું પડે ને નીર સવરે સ્રવે તે ધીમે ધીમે પારો ધોઈ નાખે. આ તો અનુભવ છે, એટલે આપણી વાત નહીં, ઘણા લોકોને અનુભવ છે. હોલેન્ડમાં પોલેન્ડમાં કંઈ બધા એક યુવક હતો, એને તડપ પડી ડેમમાં, એને આગળ રાખીને બધું કર્યું. એટલે એ વાત છે, એટલે ટૂંકમાં એક જરાક છિદ્ર પડે ને તો ત્યાંથી બધું પોરું થઈ જાય, મોટું થઈ જાય, અને પછી ડેમ ફાટે ને બધું એવું થાય. શ્રીજી મહારાજે કહ્યું લોજમાં, મહારાજે કહ્યું આ લોજ ગામમાં પેલા સાધુએ લેવડ દેવડ કરતા અગ્નિની, તે વખતે મેચસ્ટિક નથી, એટલે પછી આ દેવતા રાખી મૂકે અને બીજાને આપ લે કરે. તો શ્રીજી મહારાજે કહ્યું કે આ શું છે, કે આ છિદ્ર છે લેવડ દેવડ માટે. પેલા સ્ત્રી ગ્રસ્ત હોય અને એ લોકો તો રાખે, તો આપણે એમની પાસે દેવતા પણ ગઈને આપણે ચેતવીએ. શ્રીજી મહારાજે કે આ ધર્મમાં છિદ્ર છે, ભીતમાં છિદ્ર નહીં, ધર્મમાં છિદ્ર છે, એવી વાત મહારાજે કરી. પછી બધું નીર ચાલ્યું જાય તેમ સત્સંગ કરતા કરતા ઘણા ગુણો પ્રાપ્ત કર્યા હોય. જો મુદ્દો આ છે, સત્સંગ કરતા કરતા ઘણા ગુણો પ્રાપ્ત કર્યા હોય, એટલે સરોવર ડેમ ભરાઈ ગયું એવું નિયમના, અરે બધી જ્ઞાન સમજણના આ બધું ડેમ બંધાઈ ગયું. સરોવર નીરથી ભર્યું હોય પણ પારમાં થોડું કાણું પડે ને નીર સરે તે ધીમે ધીમે પારો ધોઈ નાખે, પછી બધું નીર ચાલ્યું જાય, બધું પાણી નીકળી જાય. તેમ સત્સંગ કરતાં કરતાં ઘણા ગુણો પ્રાપ્ત કર્યા હોય, ઘણા. પણ નિયમની ટેક શિથિલ થઈ તો જાણો કે બધા ગુણો સરી જશે. એટલે એ પકડ બરાબર રાખીએ, એમાં ગમત ના કરીએ. ચાલશે આ બધું કરે, ચાલશે તો આટલું મોટું પોરું થઈ જશે. જરાક એ નિયમ બાબતમાં મહારાજે ખાસ ચેતવણી આપી છે. નિયમ મહારાજ કે હાર્ટ હોમ બધી વાત કરી છે, એ કેટલી બધી મહત્વ આપે છે. સત્સંગમાં નિયમ વિનાની એકે વાત નથી. આપણે નિયમ છે સત્સંગમાં, નિયમ જ છે પ્રેક્ટિકલ. થિયોરી તો આપણે સમજણ ને બધું કરીએ થિયોરી, પણ પ્રેક્ટિકલ તો નિયમ પારો છે. અને ઈચ્છા રાખવી મારે નિયમ પાડીને ભગવાન રાજી કરવા છે, એમને એમ નહીં. મહારાજ રાજી રહો રાજી રહો, એ નિયમ પાડો તો રાજી છે. તમે હજાર માઇલ દૂર હોય તો રાજી છે, અને પાસે હોય નિયમ ના પાડે, દોરી કટ પેલા પતંગ ચડાવી ને એક માઇલ જતી રહે પતંગ, તો હાથમાં દોરી છે આમ ડોલે, અને અહીંયા મોટો પતંગ હોય અને દોરી કટ, તો ગમે એટલા આંચકા મારો એક દોરો નાખશે. એટલે નિયમથી મહારાજે કહ્યું અમે તો એ પાસે જ છીએ. એટલે અત્યારે બીજું અત્યારે આપણે નિયમ પાડી ના શકીએ એને વાંધો નથી, પણ અંતરમાં રાખવું કે અમારે નિયમ પાડીને જ રાજી કરવા છે ભગવાન. એવું અત્યારે ગમે એવું હોય, ગમે એ સ્થિતિ હોય, કેટલાય નિયમમાં જાણતા ના હોય આ બધું, એનો વાંધો નથી. પણ આ એક વસ્તુ ખાસ રાખવી, મારે નિયમે કહીને ભગવાનને રાજી કરવા છે.

0: સત્સંગમાં નિયમ વિનાની એક કે વાત નથી. જે નિયમ વિનાની વાત કરે તે અતિ સરસ હોય તો પણ એક દિવસ તે ઘાત કરે છે. આમ ના આમ ચાલે, પણ દ્રઢ ટેક ના હોય તો એ થાય. કોઈ દિવસ આમ નહીં, બધું આખી લાઈફ બધું સરસ નિયમ પાક, પણ કોઈક દિવસ આ ચૂકી જાય ને મુશ્કેલી થાય. મૃત્યુ થાય અર્થાત સત્સંગ મૂકી દે ત્યારે તેની ગમ પડે છે. સત્સંગ મૂકે ત્યારે ખબર પડે. જેમ દેહમાં કોઈ અંગ ખંડિત હોય તે જણાઈ જાય છે, તેમ નિયમ વર્તનમાં જેટલો ખંડિત તેટલો તે તરત દેખાઈ આવે છે. આ સત્સંગમાં નિયમમાં નિયમવાળાની કિંમત છે. અને શાસ્ત્રીમાં બહાર પડ્યા આ નિયમને નિયમ ધર્મ એક બધી બધી વાત હતી, એટલે જ્યાં જાય ત્યાં છાપ પડતી. અને ત્યાં જાય ભલે નાનું મંડળ પણ બધાને ધ્રુજાવી દે એવી છાપ પડે. શરીર પર આભૂષણ એ શોભા છે. આપણા વાઘા અરે આ કપડાં પહેરાય છે ને, જાત જાતના બધા સ્ટાઇલ, એનો વાંધો નહીં. શરીર પર આભૂષણ એ શોભા છે, તેનાથી કોટી ગણી શોભા નિયમમાં છે. કોટી ગણી કરોડ કરોડ ગણું વર્થ આપણે આ લુગડા પહેરી છે ને, એના કરતાં કરોડ ગણું વર્થ આ નિયમ છે. નિયમરૂપી ભૂષણ ધર્યું તે તેના જીવની શોભા છે. હવેલા આ વસ્ત્રો છે આપણા અંગની શોભા છે, અને આ નિયમ છે જીવની શોભા છે. સદાનંદ.
1: કરતા દિવ્ય સદા રહે પ્રગટજે, સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત્ય નમો સર્વાવતારી હરિ. મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરે સમરુ સદાયનુપ કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ.

મુક્તાનંદ સ્વામીના જીવનની અંદર મહારાજ સાથેનો કેવો લગાવ હતો, મહારાજની કેવી નિષ્ઠા, દ્રઢતા, સમજણ હતી, એ પ્રસંગો આપણે જોઈ રહ્યા છીએ. ઉંમરમાં મહારાજ કરતા ઘણા જ મોટા છે, પરંતુ ક્યારેય મુક્તાનંદ સ્વામીએ ક્યારેય મહારાજ કરતા હું મોટો છું એવો ભાવ જણાવ્યો નથી. હંમેશા દાસના દાસ, સેવક થઈને જ રહ્યા છે. એકવાર એમના મનની અંદર જે રીતે તેઓએ મનમાં નક્કી કર્યું હશે, મહારાજનું સુખ લેવું હશે, સ્મૃતિ કરવી હશે, જે રીતે મહારાજમાં જોડાવવું હશે એવી રીતે જોડાઈ શક્યા નથી, એવું સુખ આવતું નહીં હોય, એટલે મહારાજને એમણે વિનંતી કરી કે મહારાજ મને અશાંતિ થાય છે, અશાંતિ રહે છે. આપણને જેવી અશાંતિ, મૂંઝવણ થાય, નોકરી છૂટી જાય ને, શરીરની અંદર કંઈ નાનો મોટો રોગ આવે, કોઈ માન સન્માન કરે, એવી અશાંતિ, એવો ઉદ્વેગ કે એવું દુઃખ એમને નથી થયું. પણ આપણે કથામાં સંપ્રદાયની રીત પ્રમાણે કહીએ કે મુક્તાનંદ સ્વામીને પણ એકવાર અશાંતિ થઈ. તે અશાંતિ અશાંતિમાં ફરક છે. અને આવી જ્યારે વાત કરી એટલે શાંતિના ઉપાય સ્વરૂપે મહારાજે પોતાના ચરિત્રોની વાત કરી. છપૈયા પુરમાં વાલો આપે પ્રગટ થયા, ધર્મ ભક્તિને ઘેર આનંદ ઉત્સવ થયા, એ બધી મહારાજે વાત કરી. મુક્તાનંદ સ્વામીને આપણે એવું કહીએ છીએ કે મુક્તાનંદ સ્વામી કંઈ સમજ્યા નહીં, એ સમજીને જ બેઠા હતા. આપણને, ભવિષ્યની પ્રજાને, ભવિષ્યમાં થનાર ભક્તોને મહારાજની મૂર્તિનું સુખ કેવી રીતે લેવું અને અંતરમાં કોઈ પણ પ્રકારની અશાંતિ થાય ત્યારે શાંતિનો ઉપાય શું છે એ બતાવવા માટે જ ભગવાને જ એમના અંતરની અંદર આવી પ્રેરણા કરી. એટલે બીજે દિવસે મુક્તાનંદ સ્વામીએ ફરી એ પૂછ્યું, મહારાજે કહ્યું વલકલ વસ્ત્ર ધરી બાળ, આપણે ઘરનો ત્યાગ કરીને વન વિચરણમાં ગયા, પુલાશ્રમે રહ્યા, નીલકંઠ નામ ધરાવતા, અને વન વિચરણની અંદર જે કાર્ય કર્યું હતું એ બધું કહ્યું. સંપ્રદાયની ભાષામાં કહીએ કે મુક્તાનંદ સ્વામી કંઈ સમજ્યા નહીં, ને પછી મહારાજે કહ્યું કે ગામડે ફરવા જાઓ. ગામડે ફરવા જાઓ એનો સ્થૂળ અર્થ એવો થાય કે અહીંયાથી તમે જાઓ, અને એનો આધ્યાત્મિક અર્થ એવો થાય છે કે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી હવે તમે સમજી ગયા છો, અમે જે અમારા ચરિત્રની વાત કરી, અમારા સ્વરૂપની વાત કરી, એ તમે ગામડે જઈ અને હવે એનો પ્રચાર ને પ્રસાર કરો. બસ મમ ગુણ શ્રવણ મનન ઉર્મેરો મમ જસ કરત ઉચ્ચારા, હવે અમારા જ ગુણનું ગાન, એનું સ્મરણ, એનું રટન તમે કરો, અને ગામડે જઈને પણ જે તમારા યોગમાં, સાનિધ્યમાં, સામીપ્યમાં આવે એ બધાને પણ આ જ વાત કરવાને. જીવનમાં કરવા જેવું, સ્મરવા જેવું જો કોઈ હોય તો આ ભગવાનનું નામ, પ્રગટ ભગવાનના ચરિત્રોનું ગાન છે. મુક્તાનંદ સ્વામી આ વાત સુપેરે સારી રીતે સમજ્યા. સમજ્યા એટલું જ નહીં, પણ હરિચરિત્રામૃત ગ્રંથની મેં વાત કરી હતી કે હરિચરિત્રામૃત ગ્રંથ એ આધારાનંદ સ્વામીએ લખ્યો છે. આધારાનંદ સ્વામી એટલે કોણ? આધારાનંદ સ્વામી એટલે મુક્તાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય. અને જેટલો મહારાજનો મહિમા લખ્યો છે એટલું જ નામ અંદર મુક્તાનંદ સ્વામીનું પણ ભારોભાર હરિચરિત્રામૃત સાગરમાં મૂક્યું છે. કારણ કે મુક્તાનંદ સ્વામી થકી જ એમણે આ બધી વાતો સાંભળી છે, મહારાજના મુખે સાંભળી છે. પણ વધારે જો કોઈના મુખથી સાંભળ્યું હોય, હરિચરિત્રામૃત સાગરમાં વધારે કોઈનો જો ભાગ હોય તો મુક્તાનંદ સ્વામીનો છે. એટલે સંપ્રદાયની અંદર મુક્તાનંદ સ્વામીને અશાંતિ થઈ એ જે વાત કહેવામાં આવે છે એ સ્થૂળ છે, એ સ્થૂળ દ્રષ્ટાંત છે. એનો સૂક્ષ્મ આધ્યાત્મિક ભાગ આવો છે કે મુક્તાનંદ સ્વામી દ્વારા મહારાજ પોતાના ચરિત્રોની વાત કરે છે, મુક્તાનંદ સ્વામી એ સમજે છે, અને પછી આવો એક અદ્ભુત ગ્રંથ સંપ્રદાયને ભેટ મળે છે. મહારાજે પણ ગઈકાલે આપણે વાત કરી એ પ્રમાણે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે જીવો ત્યાં સુધી, અમારી તમને આજ્ઞા છે કે તમારે આ ભગવાનના ચરિત્રોનું ગાન કરવું,
અને ગ્રંથો લખવા. મુક્તાનંદ સ્વામીએ મુક્તાનંદ કાવ્ય જે ગ્રંથ લખ્યો છે એની અંદર ધર્માખ્યાન વગેરે ઘણા બધા નાના મોટા એમાં પણ ઘણા ગ્રંથો છે. તો મુક્તાનંદ સ્વામી આ રીતે મહારાજની આજ્ઞાથી આવી રીતે મહારાજના ચરિત્રો લખતા હતા. મહારાજનું સ્વરૂપ છે ને સંપૂર્ણતઃ ઓળખાવું ને એ એમની કૃપાની વાત છે. નાયમ આત્મા પ્રવચને ન લભ્ય ન મેધ્યા ન બહુના શ્રુતે ન. ગમે તેટલી બુદ્ધિ હોય, બહુ શ્રુત શાસ્ત્રનો અભ્યાસ કરે કે એનું અધ્યયન કરે તો ભગવાનનું સ્વરૂપ કે આત્માનું જ્ઞાન થઈ જાય એવું નથી. હા, એ બધું મદદગાર થાય છે, પણ સાક્ષાત્કાર તો ત્યારે જ થાય. ભગવાન કે યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય તસ્યૈવ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. ભગવાન જેના પર કૃપા કરે એને જ એ સ્વરૂપ ઓળખાય છે. લોયાના 18 વચનામૃતમાં મહારાજ વાત કરે છે કે નિશ્ચયની વાત અતિ અટપટી છે, કહેતા બીક લાગે. શ્રીજી મહારાજે સ્વયં સ્વ હસ્તે અમદાવાદ ભુજ આ બે જગ્યાએ મંદિર કરી દીધા છે અને એ મંદિરની અંદર પ્રણાલિકા મુજબ અથવા તો પરમ પૂજ્ય સંત સ્વામી કહેતા એ પ્રમાણે જેવી રીતે કોઈ બીજનું વ્રત લીધું હોય અને આકાશની અંદર ચંદ્રમાના દર્શન કરવા હોય, આંખો નબળી હોય અને સાંજના સમયે જ સૂર્યાસ્ત થાય ને એ જ ટાઈમે ચંદ્રોદય ચંદ્રનો જે બીજનો ચંદ્રમાં ઉગ્યો એ જોવો હોય ને તો એ કંઈ દેખાય નહીં, પણ એને દેખાવા માટે બારે નાનું નિમિત્ત ઊભું કરવું પડે. એટલે એવું બતાવવું પડે કે જો પહેલાં પટેલના ખોરડા ઉપર, એટલે એની દ્રષ્ટિ બીજે બધે બાહ્ય વૃત્તિ હોય ને એ ખોરડા સુધી આવે. પછી ખોરડા ઉપર મોભારું હોય અને બે બાજુ મોર કે એવા કંઈક પક્ષીઓ આમ સામાન્ય રીતે મૂકેલા હોય, એટલે કે ત્યાં જો એ બાજુ જોવે એટલે બીજે બધેથી વૃત્તિ સંકોચાથી ત્યાં આગળ આવે અને પછી કંઈક જોવે આકાશમાં તો ત્યાં આગળ ચંદ્રમાં દેખાય. એવી રીતે ભગવાનનો જે નિશ્ચય થવો ને એ પણ અટપટો છે. બાહ્ય બધેથી વૃત્તિ તોડી અને એમાં જોડવાની હોય તો મહારાજે પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે અમદાવાદ અને ભુજની અંદર તો નરનારાયણ દેવની સ્થાપના કરી. હવે મહારાજ ત્રીજું મંદિર બંધાવી રહ્યા છે વરતાલની અંદર. અને વરતાલની અંદર જ્યારે મંદિર બન્યું ત્યારે મહારાજે પોતાની મૂર્તિ પધરાવવાની નક્કી કરી છે. મુક્તાનંદ સ્વામી મોટા સંત છે અને શરૂઆતની અંદર જેમ પ્રસંગ બન્યો કે મહારાજે સમાધિ પ્રકરણ શરૂ કરાવ્યું અને કચ્છભુજથી તેઓ આવ્યા અને કહ્યું કે આ પરચા પરચીથી સત્સંગ વધે નહીં. એવી રીતે અહીંયા પણ જ્યારે મહારાજ વરતાલમાં પોતાની મૂર્તિ પધરાવવાના છે ત્યારે મુક્તાનંદ સ્વામીના મનની અંદર એવો સંશય થાય છે કે હજી સંપ્રદાયની અંદર બંધારણ, સંપ્રદાયની અંદર જે રીતે ભક્તોને મહારાજનું સ્વરૂપ સમજવું જોઈએ એવું સમજાયું નથી. એટલા માટે મહારાજ અત્યારે જો પોતાનું સ્વરૂપ પધરાવે તો રખે ને જેને કંઈક નિષ્ઠા કરી એમાંથી એ પડી જાય કે જે હોય તે. પણ મુક્તાનંદ સ્વામીને થયું કે યદ્યપિ શુદ્ધમ લોક વિરુદ્ધમ ન કરણીયમ ન આચરણીયમ. મહારાજ પોતાના હાથે પોતાનું સ્વરૂપ પધરાવે સાચું છે, સારું છે, પણ લોકો એને સમજશે, માનશે, સ્વીકારશે અને લોકની અંદર જે શંકા છે એવી એના અંતરની અંદર પણ શંકા છે અને અંતર્યામીપણે મહારાજ આ ભાવ જાણી જાય છે. એટલે મહારાજ મુક્તાનંદ સ્વામીએ ગઢડા રોકાવા માટે જ આજ્ઞા કરે છે, પણ સ્વામી કહે છે કે મહારાજ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા જેવો મહોત્સવ હોય અને ત્યાં આગળ આપણા દર્શન સાનિધ્ય હોય એટલે મારે આવવું છે, મહારાજે કંઈક બહુ સારું. પછી મુક્તાનંદ સ્વામી વડીલ સંત છે, મહારાજે કહ્યું કે સ્વામી આટલો બધો પથ કાપવો ચાલતા જવું, એવું કરો તમે ઘોડી ઉપર બેસો. મહારાજની આજ્ઞા થઈ, મહારાજે ઘોડી લાવી આપી એટલે સ્વામી ઘોડી ઉપર બેઠા અને રસ્તામાં ચાલતા ચાલતા ભાલદેશની અંદર પસાર થઈ રહ્યા છે અને કમિયાળા ગામ આવે છે ત્યાંથી મહારાજ આગળ જતા હતા અને કંઈક રસ્તામાંથી સસલું કેવું નીકળ્યું, ઘોડી ફડકી. મુક્તાનંદ સ્વામી કંઈ ઘોડી ઉપર હંમેશા બેસતા નહીં એટલે સસલું નીકળ્યું, ઘોડી કંઈક આમ ફડકી, ઠેકડો માર્યો અને મુક્તાનંદ સ્વામી ઘોડી ઉપરથી પડી ગયા અને એમનો હાથ ભાંગી ગયો. હવે મુક્તાનંદ સ્વામીથી ત્યાં આવી શકાય એવું હતું નહીં, તરત એમને દવાખાનામાં દાખલ કર્યા. કહેતા કોઈ હાડ વૈદ હોય ને
આવી રીતે ગામડાની અંદર આવા જાણકાર હોય કે કોઈનો હાથ ખડી ગયો હોય, ભાંગી ગયો હોય ને, તો એ પ્રમાણે હાથને ચડાવી દે. અને પછી જૂના જમાનામાં એવું હતું કે હાથને એ રીતે વૈદો હરખો કરી અને પછી આજુબાજુ લાકડા મૂકે અને મોરના પીછા મૂકે અને પછી કડક પાટો, પ્લાસ્ટર ઓફ પેરિસ કે ને, એવી રીતે એ જમાનામાં સર્જરી હતી. એ સર્જરી કરી અને પછી હાથને હલાવવાનો નહીં, કારણ કે પ્લાસ્ટર ઓફ પેરિસ હોય તો હાથ હલે તો અંદર કાંઈ ન થાય. આમાં એટલું કે જે આમ હાથ છે ને બસ, પછી એમને મૂકી રાખવાનો. એટલે હવે મુક્તાનંદ સ્વામીથી તો વરતાલ આવી શકાય નહીં. મહારાજે વરતાલની અંદર પોતાના સ્વરૂપની મૂર્તિની પ્રતિષ્ઠા કરી દીધી અને આ પ્રમાણે ધામધૂમ થઈ. વરતાલની અંદર મહારાજે આ પ્રમાણે પોતાનું સ્વરૂપ પધરાવ્યું. ત્યાર પછી ઘણા બધા વર્ષો પછી મુક્તાનંદ સ્વામીને મહારાજ લઈને ત્યાં ધરમપુર જાય છે અને ધરમપુરના રાણી કુશળ કુંવરબાઈને એમનાથી કે મહારાજનો નિશ્ચય થાય છે. મહારાજ પોતે ત્યાં આગળ પધારે છે. 15 દિવસ મહારાજ ત્યાં રહે છે. બહુ આનંદ ઉત્સવ થાય છે. પાછા ફરતા મુક્તાનંદ સ્વામી જ્યારે વરતાલ આવે છે ને, અને એ વખતે લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરે છે અને હરિકૃષ્ણ મહારાજના દર્શન કરે છે. મહારાજની કૃપાથી મુક્તાનંદ સ્વામીના અંતરની અંદર સ્પષ્ટતા થઈ જાય છે કે લક્ષ્મીનારાયણ કરતા હરિકૃષ્ણ મહારાજ કે સ્વામિનારાયણ જુદા છે. અત્યાર સુધીમાં એમણે આમ તો આપણે જે આરતીનું પદ બોલીએ છીએ ને, એ આખી એમની જીવન ભાવના છે. આરતીની અંદર ને પહેલું, પછી આમાં આરતી ઉતારીએ ત્યારે ચરણથી ઉપર સુધી જેમ આરતી લઈ જઈએ છીએ ને, આ મુક્તાનંદ સ્વામીની જીવન સાધના પણ છે. જય સદગુરુ સ્વામી અને છેલ્લે પુરુષોત્તમ પ્રગટ. તો એ જ દિવસે, પહેલે જ દિવસે એ ક્રમ તો બોલે છે, મહારાજ જ એમાં પ્રેરણા કરીને બોલાવી દે છે. પણ જ્યારે સ્વરૂપાનંદ સ્વામીને ચિત્તળદાસને મહારાજે સમાધિ કરાવી, સ્વરૂપાનંદ સ્વામીને, અને આ પ્રમાણે એમણે જ્યારે શું કહે યમપુરીમાં જાય છે અને ત્યાં આગળ સબડતા જે જીવો છે એના ઉપર દ્રષ્ટિ કરે છે અને સ્વામિનારાયણ નામ ઉચરે છે, એ બધાની મુક્તિ થાય છે. એ જ સમયે મુક્તાનંદ સ્વામીએ 4 પદ બનાવ્યા. સુખદાયક રે સ્વામી સહજાનંદ, જય સદગુરુ સ્વામી. એવી રીતે અહીંયા પણ આ પહેલા પદની અંદર કહે છે સુખદાયક રે સ્વામી સહજાનંદ. પછી પહેલું પદ, પછી બીજું પદ, પછી ત્રીજું પદ અને ચોથા પદની અંદર એ જ પાછા કહે છે પ્રગટ પુરુષોત્તમ શ્રીહરિ. ચોથા પદમાં તો પહેલે જ દિવસે પણ પ્રગટ પુરુષોત્તમ સુધી તો પહોંચી જ જાય છે. પણ જેમ બાળક બોલતું હોય છે કે આ ગાય કહેવાય, આ ઘોડો કહેવાય, આ ફલાણું ફલાણું જેવું, તે એ તો 2 વર્ષનું હોય ને ત્યારે બોલતું હોય છે. પણ સ્કૂલમાં જાય ને ત્યારે એની પ્રતીતિ થાય છે, એ ભણે છે કે હું જેને ગાય કહેતો એ આ ગાય. જે કંઈ જે વસ્તુ પદાર્થનું નામ બોલતો એ સ્કૂલમાં જાય ને ત્યારે ભણે છે. એવી રીતે મુક્તાનંદ સ્વામીએ પહેલા પદની અંદર, પહેલા જ કીર્તનમાં સુખદાયક રે સ્વામી સહજાનંદથી લઈ અને પ્રગટ પુરુષોત્તમ શ્રીહરિ આવું ગાયું. પણ એ સમજ્યા જેમ જેમ સમય આવતો ગયો એમ. તો શરૂઆતની અંદર એમણે એવું પદ બનાવ્યું. બીજી વાર જ્યારે મહારાજે રામાનંદ સ્વામીએ દર્શન દઈ અને વાત કરી ત્યારે જન્મ સુધાર્યો રે હો મારો, મળ્યા નટવર ધર્મ દુલારો, ભ્રમણા અતિશય રે હો ભાગી. આ બધી વાત કરી કે મારા અંતરની અંદર જે ભ્રમ હતો એ ભાગી ગયો અને હવે હું મહારાજને પ્રત્યે અત્યંત અનુરાગી થયો છું. આવી બધી વાત એમને સમજાતી ગઈ. એકવાર એવું બને છે કે ઉત્તર હિન્દુસ્તાનના એક બહુ જ વિદ્વાન શાસ્ત્રી ગુજરાતની અંદર આવે છે. ગુજરાતની અંદર આવીને નડિયાદમાં એને પડકાર ફેંક્યો કે મારી સાથે કોઈ શાસ્ત્રાર્થ કરે. મહારાજે નિત્યાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે સમર્થ સંત છો, શાસ્ત્ર વિદ્યાના પારંગત વિદ્યાવારિધિ છો, તમે જાઓ એમની પાસે. અને શાસ્ત્રીની પાસે નિત્યાનંદ સ્વામી જાય છે. નિત્યાનંદ સ્વામી માટે એવું કહેવાય છે કે એ વખતે સમગ્ર ભારત વર્ષની અંદર જેટલા વિદ્વાનો હતા એમાં સર્વશ્રેષ્ઠ હતા. એમની પાસે જઈ અને જે કંઈ શાસ્ત્રાર્થ કરવાનો હતો નિત્યાનંદ સ્વામી એને શાસ્ત્રાર્થમાં હરાવ્યા. પણ મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું ને અપમાનો ન કર્તવ્યો ગુરુણામ ચ વરિયસામ લોકે પ્રતિષ્ઠિત આનામ ચ વિદુષામ શસ્ત્રધારીણામ, આવા લોકોનું ક્યારેય અપમાન ન કરવું. એ રીતે વિદ્વાન નિત્યાનંદ સ્વામી થકી મહત એટલે હારી ગયો. છતાં પણ નિત્યાનંદ સ્વામીએ એમને મહારાજના દર્શન કરાવ્યા અને વરતાલ મહારાજના દર્શન કરે છે એટલે મહારાજે એને ભેટ આપી અપાવી. ભેટ લઈને આ નીકળ્યો ને એટલે પછી વડોદરા જઈ નારોપંત નાના
અને ગાયકવાડ સરકારને કહે છે કે સ્વામી નારાયણે શાસ્ત્રાર્થમાં મારી પાસે હારી ગયા અને એના સંત આ રીતે થયા અને એનું ખોટું ન દેખાય ને એટલે મને 200 રૂપિયા આપી મારું માન સન્માન કરી અને મને આ રીતે કાઢ્યો છે. વાત જુદી હતી અને રજૂઆત જુદી થઈ. તો અહીંયા આગળ કહે છે કે જો ફરીથી મારી સાથે કોઈ શાસ્ત્રાર્થ કરે અને જાહેરમાં કોઈક શાસ્ત્રાર્થ કરે. નિત્યાનંદ સ્વામીએ જોયું કે મારી સામે બેઠો ને તો એને બોલવાના પણ સાસા નહોતા રહ્યા, કશું બોલી નથી શક્યો. મને દયા આવી કે મહારાજના દર્શન કરાવું. મહારાજના દર્શન કરાવ્યા, મહારાજને દયા આવી તો મહારાજે એને ભેટ અપાવી. અને મહારાજ અમે પહેલેથી બ્રાહ્મણનું સન્માન કરતા, સ્વાગત કરતા, બ્રાહ્મણ જાણી વિદ્વાન જાણીને મહારાજ એને આપ્યું. એણે વડોદરાની જઈને ખોટો પ્રચાર કર્યો એટલે ફરીથી શાસ્ત્રાર્થ કરવા જવાનું થયું. આ વખતે મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી તમે જાઓ. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ નિત્યાનંદ સ્વામી પ્રકાંડ પંડિત કહેવાય અને તે એવો જાય તો સારું. મહારાજ કહેતા તમે જાઓ. મહારાજની આજ્ઞા થઈ. મુક્તાનંદ સ્વામી અહીંયા વડોદરા આવે છે અને વડોદરાની અંદર તો ગાયકવાડ સરકાર તરફથી આ આયોજન હતું એટલે જબરજસ્ત મોટો હોલ, હોલની અંદર આ બધું આયોજન થયેલું છે અને સમગ્ર વડોદરા શહેરના વિદ્વાનો એકત્રિત થયેલા છે. બીજા બધાએ પણ આમ જનતા આ શાસ્ત્રાર્થને જોવા સાંભળવા માટે એકત્રિત થયેલી છે અને શાસ્ત્રાર્થ માટેના જે નીતિ નિયમો હોય એ પ્રમાણે બે બાજુ પંડિતો ગોઠવા જાય. વધ્યસ્થી આર્બિટ્રેટર જેવા તરીકે કોઈ હોય ને એને બેસાડે કે શાસ્ત્રાર્થની અંદર કાંઈક એવો કોડ પ્રશ્ન આવે, કંઈ ન સમજાય તો એનો એ જવાબ આપે. આવું બધું ગોઠવાઈ જાય છે. શાસ્ત્રાર્થનો સમય થાય છે. મુક્તાનંદ સ્વામી જે જગ્યાએ ઉતર્યા હતા ત્યાંથી હવે શાસ્ત્રાર્થ કરવા માટે જઈ રહ્યા છે. એમણે સાથે કોઈ શાસ્ત્રો લીધા નથી, એમણે સાથે લીધી છે સ્વરૂપ નિષ્ઠા. મહારાજને સાથે લઈ અને નીકળે છે. મનોમન મહારાજને વંદન કરતા મુક્તાનંદ સ્વામી વડોદરાની બજારમાં મનોમન એક પદ ગાતા ગાતા જાય છે. વાલા

ચાર પદ બનાવ્યા છે ત્યાં જતા સુધીમાં. આ ચારેય પદને જો આપણે સાંભળીએ, એનો અર્થ સમજીએ ને, તો આમાં શાસ્ત્રાર્થની કોઈ વાત જ નથી આવતી. અને હું શાસ્ત્રાર્થ કરવા જાઉં છું તો મારી સહાય કરજો, મારી બુદ્ધિમાં પ્રવેશ કરજો, કે પેલી વ્યક્તિમાં એવો પ્રવેશ કરજો કંઈ બોલી જ શકે નહીં, કાંઈ જ નથી કહેતા. મુક્તાનંદ સ્વામી પોતાની આખી રહેણી કેણી, પોતાની જે ભાવનાઓ છે, હું કેવો છું, હું તો છું ગણી નગણી નાર તોય તમારી રે, તમે ગુણસાગર ગોપાળ શ્યામ મોરારી રે, હું કેવો છું ને તમે કેવા છો, એ બે ભાગ જુદા કરે છે. બસ મહારાજ જેવો તેવો છો ને હું આવો છું, તમે આવા સમર્થ છો, એક પણ શબ્દ એવો કહેતા નથી. પણ મુક્તાનંદ સ્વામી આવી રીતે જ્યારે સભામાં પ્રવેશ કરે છે ને, બસ મુક્તાનંદ સ્વામીને જોઈને જ 50% તો સામે પક્ષ હારી જાય છે. મુક્તાનંદ સ્વામીની એવી સાધુતા હતી, મુક્તાનંદ સ્વામીનું એવું જીવન હતું, મુક્તાનંદ સ્વામીની એવી વાણી હતી, અને મુક્તાનંદ સ્વામીનું એવું વર્તન હતું. વાણી વર્તનની એક અસર થાય છે અને એમાંથી એક જબરજસ્ત એટમોસ્ફિયર ઊભું થાય છે, કે જે આવી રીતે કોઈ શાસ્ત્રાર્થ કરવા કોઈને હરાવા આવ્યા હોય ને, તો એ પોતે જ ત્યાં હારી જાય છે. મુક્તાનંદ સ્વામીનો અહીંયા પણ જબરજસ્ત દિગ્વિજય થાય છે, મુક્તાનંદ સ્વામીને માન સન્માન મળે છે. મહારાજ પોતે પણ સ્વામી ઉપર અત્યંત રાજી થાય છે. સંપ્રદાયના એ સમયના મહારાજના દીક્ષિત બે સંત, એક નિર્વિકલ્પાનંદ નિત્યાનંદ સ્વામી, પછી વિદ્વાન ગણાતા, પોતે ગણતા પોતાની જાતને હું એવો વિદ્વાન છું. શાસ્ત્રના અર્થો એને આવડતા, શાસ્ત્રમાં જે કંઈ અર્થ કયો હોય તો એ શબ્દના અર્થ કરી શકતા. અને આજે પણ એવા ઘણા વિદ્વાનો હોય છે. મુંબઈની અંદર એક વિદ્વાન સંત આવ્યા હતા અને ભારતીય વિદ્યાભવન કોલેજના હોલની અંદર એમનું પ્રવચન હતું, તો એક મહિના સુધી એક શ્લોક ઉપર એણે પ્રવચન કર્યું. વિષયાવિ નિવર્તંતે નિરાહારસ્ય દેહિન રસોપ્યસ રસવર્જમ પરમ દ્રષ્ટવા નિવર્તતે. આ શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજા અધ્યાયનો શ્લોક છે, એના પર એક મહિના સુધી એમને વિવરણ કર્યું, પણ એને વિષયની નિવૃત્તિ નહોતી થઈ. એ કરી શક્યા નહોતા અને કોઈને કરાવી પણ શક્યા નહોતા. એક મહિના સુધી કોઈ સાંભળેલું, કોઈનો સ્વાદ ઓછો થયો નહોતો અને કોઈનો વાદ વિવાદ પણ ઓછો નહોતો થયો. એટલે શબ્દનો અર્થને જાણવા એક વાત છે અને શબ્દ પ્રમાણે જીવન જીવવું બીજી વાત છે. મુક્તાનંદ સ્વામી એવું જીવન જીવતા, પ્રમુખ સ્વામી મહારાજ એવું જીવન જીવે છે, એટલે એમના દર્શનથી શાંતિ થાય છે, એમના દર્શનથી શંકાનું સમાધાન થાય છે, એના દર્શનથી જે કોઈ પ્રશ્ન પૂછવા આવે ને, પ્રશ્ન ભૂલી જાય છે કે ભૂસાઈ જાય છે. એના કરી લે તું દર્શન રે અંતર જેના છે ઉજળા, વાણી ઉજળી વિચાર ઉજળા વર્તન ઉજળા.

જેડા વાણી વિચાર વર્તન એનો જબરજસ્ત પ્રભાવ પડે છે, નિર્વિકલ્પાનંદ સહન કરી શકતા નથી. પ્રસંગ આખો જુદો છે. મહારાજને કહે છે કે આમાં શું મોટી થાળ મારી છે, અમને મોકલ્યા તો અમે પણ દિગ્વિજય કરીને આવે. મહારાજને આ વાત ગમતી નથી. પછી ઘણો બધો પ્રસંગ બને છે. એકવાર એવું બને છે કે વેમારડી એટલે કે ભરૂચ જિલ્લાની અંદર આવેલું આ ગામ છે, અને ત્યાં આગળ આપણે અદ્ભુતાનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો છે, અને સત્સંગ કરાવ્યો છે અને મહારાજને આમંત્રણ આપ્યું છે. મહારાજે પોતે સંમતિ આપી છે કે અમે ત્યાં આગળ આવીશું અને આવી રીતે હિંડોળો વગેરે તૈયાર રાખજો. પણ પ્રસંગ એવો બને છે કે મહારાજ ત્યાં જઈ શકતા નથી, અને છેલ્લી ઘડીએ મહારાજ કહે છે કે હવે અમે નહીં આવીએ, પરંતુ મુક્તાનંદ સ્વામીને તમે લઈ જાઓ. મુક્તાનંદ સ્વામીને મહારાજ જવાની આજ્ઞા કરે છે, અને સાથે સાથે મહારાજ એ પણ વાત કરે છે કે સ્વામી, અમારા માટે જે તૈયાર કર્યું છે, એ લોકો તો મહારાજ માટે વાઘા વસ્ત્ર માથે મુગટ આ બધું તૈયાર કર્યું હતું. મહારાજે કહ્યું કે અમારા માટે જે જે તૈયાર કર્યું હોય એ બધું જ તમે આ પ્રમાણે અંગીકાર કરજો. અને ત્યાંના ભક્તોએ મુક્તાનંદ સ્વામીને શણગાર સજાવ્યા અને વાઘા વસ્ત્ર પહેરાવ્યા, માથે મુગટ મૂક્યો, હિંડોળા ઉપર હિંચકાવ્યા. મહારાજની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી નીચે જોઈને આ બધું માન સન્માન સ્વીકાર્યું. પણ એ વખતથી જ મહારાજે એક પ્રણાલિકા આપી છે કે સંત છે ને અમારું સ્વરૂપ જ કહેવાય. અને વરતાલના પાંચમાં તો પછી મહારાજે દસ્તાવેજી રીતે લખી પણ દીધું કે જેને 100 જન્મની કસર આ જન્મે ટાળવી હોય તો એનો સરળ ઉપાય કે જેવી રીતે ભગવાનની સેવા કરે એવી જ રીતે ભગવાનના ઉત્તમ લક્ષણવાળા જે સંત એની પણ અતિ પ્રેમે કરીને સરખી સેવા કરે, જેવી રીતે ભગવાનને અર્ચે અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે એવી રીતે મોટા સંત છે એને અર્થે પણ એવું ખર્ચ કરે તો 100 જન્મે જે શુદ્ધ થવાનો હોય એ આને આ જન્મે કરીને શુદ્ધ થાય. આવી ભગવાન અને સંતની સેવાનું ફળ છે. આવો જ પ્રસંગ વૌઠામાં પણ બનેલો. વૌઠાના મેળામાં પણ મહારાજને જવાનું હતું, મહારાજ ન જઈ શક્યા, અને મુક્તાનંદ સ્વામીને મહારાજ આ પ્રમાણે મોકલે છે. અને મુક્તાનંદ સ્વામીના આ પ્રમાણે આગમનથી ત્યાંના ભક્તો પણ મહારાજ પધાર્યા હોય એવો અંતરમાં સંતુષ્ટ અનુભવે છે. એકવાર એવું બને છે, મહારાજ ગઢડામાં વિરાજમાન છે, અને ગઢડાની બાજુમાં ગઢાળી ગામ છે, ત્યાંના આંબા શેઠ. મહારાજનો દર્શન થયા ત્યારથી એ પોતાને અહોભાગ્ય કૃતાર્થ માનતા હતા, અને એમણે જે દિવસથી મહારાજના દર્શન થયા, મહારાજના આશીર્વાદ મળ્યા, ત્યારથી કહેતા કે હું કૃતાર્થ થયો છું, મહારાજે મને ન્યાલ કરી દીધો. એટલા માટે એમનું નામ ન્યાલકરણ પડી ગયું. નૈરોબેની અંદર મગનભાઈ સ્વામાણી છે ને, તો એમણે બાપાનું નામ પાડ્યું માલિક, માલિક એટલે ધણી, પણ એ નામ રિવર્સ થઈ ગયું છે ને અત્યારે. મગનભાઈને બધા કયા નામથી ઓળખે છે? માલિક નામથી. એમના જે અનિલ વગેરે દીકરા છે ને એને પણ બધા માલિક કહે છે. એવી રીતે આ આંબા શેઠ છે ને એ મહારાજને ન્યાલકરણ ન્યાલકરણ કહેતા હતા. બધા આંબા શેઠને ન્યાલકરણના નામથી ઓળખવા લાગ્યા. વહેલી સવારે ઉઠી અને આગલી રાત્રે એલાયચીના પાણીમાં પલાળેલું દાંતણ ટીપીને મહારાજને માટે લઈ જાય, અને મહારાજને માટે આવો ભાવ. પણ પંચાળાની અંદર મહારાજ ચરિત્ર કરે છે, અને એ ભાવ અદીબાના પૂરા કરવા માટે એકવાર અદીબા ગઢડા આવેલા છે અને આંગણું વાળી રહ્યા છે, અને મહારાજ દાદાના દરબારમાંથી નીચે ઉતરતા હતા. અદીબા ત્યાં બરાબર ઓશ્રીની કોર આગળ એટલે આવી જગ્યાએ જ ઊભા હતા. મહારાજ એના ખભા ઉપર હાથ દઈ નીચે ઉતરી જાય છે. એ સમયે આંબા શેઠનું આગમન થાય છે. આ દ્રશ્ય જોયું અને આંબો સુકાઈ ગયો. આંબા શેઠ આવતા બંધ થયા,

માં અનિશ્ચયના ઘાટ થયા હોય એવા સમયે મહારાજ મુક્તાનંદ સ્વામીને મોકલતા. પરમ ચૈતન્યાનંદ સ્વામી ધરમપુર ગયા અને ત્યાં ખૂંચી ગયા ત્યારે પણ મહારાજે કહ્યું કે હાથી ખૂંચી ગયો છે, તો હાથીને કાઢવા માટે તો હાથી જ જવો જોઈએ. અને મુક્તાનંદ સ્વામીને હાથીની ઉપમા આપે છે, મુક્તાનંદ સ્વામીને ગંગાના પ્રવાહની ઉપમા આપે છે. મુક્તાનંદ સ્વામી માટે મહારાજને બહુ આદર હતો. ભાલની બીબડી દાંતણ બનાવે છે ને અને મહારાજને આપે છે, મહારાજને કલ્યાણ કરવાનું છે ને, ત્યારે કલ્યાણ માટે એક આદર્શ એને કંઈ ઘણા એવોર્ડ આપતા હોય છે. એવી રીતે ઊંચો એવોર્ડ આદર્શ આપવાનો હોય ને તો મહારાજ શું કે મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. કોઈને પણ કલ્યાણની બાબત વાત કરવાની, જેતલપુરની ગણિકાનો પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ કે અતિ ઉચ્ચ કોટીનો એક પ્રસંગ કહેવાય. ભગવાનના દિવ્ય સ્વરૂપની વાતો કરવી અને આંખ જ્યારે જુએ ને ત્યારે એ પ્રમાણે સમજવું એ બહુ જ અઘરું છે. ગણિકાને મહારાજના દર્શનથી ભાવ થાય છે, ઘઉં દળે છે અને એની અંતરની અંદર જે કંઈ વિકાર વાસના હોય છે બધું ઘઉં દળતા દળતા એની વાસના બળી જાય છે. મહારાજને આમંત્રણ આપે છે કે મહારાજ મારા અંતરમાંથી વાસના બળી ગઈ પણ મારા ઘરની અંદર જે વાતાવરણ છે ને એ કલુષિત કહેવાય ને, અતિ અપવિત્ર કહેવાય, તો આપના જો પગલા થાય ને તો એ મારી ધરતી મારું ઘર પવિત્ર થાય, પછી મારા મનની અંદર ક્યારેય ખોટા વિચારો ન આવે. મહારાજ એની ભક્તિ જોઈ અને એના ઘરે પધારે છે. મુક્તાનંદ સ્વામી સાથે છે, બીજા સંતોય સાથે હશે અને એ આખા ભાવનું મુક્તાનંદ સ્વામી પદ લખે.

ઊંચી અગાશી મારી નવતમ મેળી, ઊંચે આવાસે મુજને એકાંતે તેડી. ગણિકાને મહારાજ બે જણા આખા મહેલની અંદર એકલા ફરે છે અને ગણિકા ત્યાં હૈયાની રાડો મેં તો હરી આગળ રેડી. મારા અંતરની જે વાસના કે વાત એ બધું જ મેં મહારાજની આગળ નિષ્કપટ ભાવે કહ્યું. હવે આવી જગ્યાએ એકલા સાથે હોય ત્યારે બહુ અઘરું છે. પ્રસંગ અત્યારે સમજવાનું વાત કરવી ને એ જુદી વાત છે, ને સાથે હોય તો લોયાના બારના વચનામૃતની અંદર મહારાજે નિશ્ચયની વાત કરી છે, સવિકલ્પ અને નિર્વિકલ્પ. સવિકલ્પ નિશ્ચયની અંદર, સવિકલ્પનો તો આપણા સંપ્રદાયની અંદર કોઈ સ્થાન જ નથી, કારણ કે આપણે તો દરરોજ ભગવાનની પાસે નિર્વિકલ્પ ઉત્તમ હતી નિશ્ચય તવ ઘનશ્યામે, હે ભગવાન અમને તમારો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય એવી પ્રાર્થના કરીએ છીએ, એટલે સવિકલ્પને તો કોઈ સ્થાન નથી. પણ સમજીએ આપણે કે સવિકલ્પની અંદર કનિષ્ઠ એટલે કે થર્ડ ક્લાસનો જે નિશ્ચય 35% માર્ક્સ વાળી વાત, એમાં શું કહે છે કે ભગવાન મનુષ્ય જેવા કામ ક્રોધાદિક સ્વભાવને બતાવે. અને પછી સવિકલ્પની અંદર મધ્યમ નિશ્ચયની વાત કરી, એમાં મહારાજ કે મનુષ્ય કરતા બમણા કામાદિકને ભોગવે. મનુષ્ય જે કંઈ કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન આ બધું રાખતો એના કરતા બમણા ડબલ ભગવાન ભોગવે તો પણ અનિશ્ચયનો ઘાટ ન થાય. અને પછી સવિકલ્પની અંદર ઉત્તમ છે ને નીચ જાતિની પેઠે આચરણ કરે. જે ગ્રહસ્થાશ્રમી પણ ન કરે એવું નીચ જાતિની પેઠે આચરણ કરે તો પણ ભગવાનના ભક્તને ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ ન થાય. ત્યારે શું સમજવું? સવિકલ્પની અંદર ઉત્તમ જેનું તો કોઈ ક્લાસ સ્થાન જ નથી તો નિર્વિકલ્પની ક્યાં વાત જ કરવી. તો મુક્તાનંદ સ્વામીને મહારાજનો આવો નિશ્ચય છે એટલે ઉત્તરોત્તર એમનો નિશ્ચય વધતો ને વધતો જાય છે. અને આવી રીતે જ્યારે નિશ્ચય વધતો જાય છે ને પછી ભગવાનને પ્રત્યેની એક અદ્ભુત લગ્ન લાગે છે અને એ લગ્ન લાગ્યા પછી એના અંતરમાંથી ઉદ્ગારો નીકળે છે, બસ હવે મારે ભગવાન સિવાય બીજી કોઈ રટના કરવી, હવે તો એક જ.

बख्तर पहर के रन में निकसे नरम गरम क्या होना है, मुक्तानंद मोह सब तज के श्याम चरण चित्त प्रोना। दुनिया नो बधो मोह छोड़ी अने हवे एक भगवान नो आ प्रमाणे भगवान मां ज वृत्ति राखवानी, आवी रीते मुक्तानंद स्वामी महाराजमय बनी जाए छे। महाराजनी आ रीते मूर्तिना दर्शन करता, महाराजना पदो बनावता मुक्तानंद स्वामी पोते हवे संपूर्ण महाराजमय बनी गया छे। અને મહારાજની એમને આજ્ઞા છે ને કે તમારે અમારા ચરિત્રો લખવા, એટલે મહારાજના ચરિત્રો એ તેઓ શ્રી હંમેશા લખે છે અને આ રીતે મહારાજની વૃત્તિ રાખે છે। એમણે જે પદો બનાવેલા છે ને એ પદો પણ અદ્ભુત છે। અત્યારે તો એ પદોની આપણે ખાલી શું કહેવાય લિસ્ટ વાંચીએ કે ઝાંખી જ કરીએ, પણ મહારાજે જે કંઈ પ્રસંગે વસ્ત્ર અલંકાર શોભા પહેરી હોય તો એના વર્ણનથી લઈને મહારાજના શ્રી અંગના સ્વરૂપનું એવું સૂક્ષ્મ દર્શન કર્યું છે કે જેવું વર્ણન બીજા કોઈ પરમહંસોના પદોમાં પણ આવતું નથી। મુક્તાનંદ સ્વામી માટે ભલે આપણે એવું કહીએ કે એમને 28 વર્ષે પૂર્ણ નિશ્ચય થયો, પરંતુ એમને ભગવાનને દર્શન કરવાની જે સૂક્ષ્મ દ્રષ્ટિ, ભગવાનની સાથે જોડાવાની જે સમજણ, એ તો પહેલેથી અતિ ઉત્તમ છે। તો મહારાજના એક કે એક અંગના દાઢમાં તિલ હોય ને ત્યાં સુધી એમણે દર્શન કર્યા છે। નિરીખ્ય રૂપ નખશિખ મહારાજનું, વાસના અશુભ તત્કાળ ટાળે, ભગવાનનું નખથી શિખા પર્યંત સ્વરૂપ રૂપ જો નિરીખ્ય ને તો વાસના અશુભ તત્કાળ ટાળે। એકવાર મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, જીવને અશુદ્ધ અસદ વાસના હોય છે, અસદ વાસના એટલે કે સ્ત્રી સંબંધી વાસના, તો મનની અંદર જ્યારે આવા ખોટા ઘાટ થાય, આવા ખોટા વિચારો આવે, ત્યારે એને દૂર કરવા માટે શું કરવું એનું એક પદ બનાવો। અને મુક્તાનંદ સ્વામીએ ભગવાનની મૂર્તિની સ્મૃતિ કરી અને એક અદ્ભુત પદ બનાવ્યું, ભજો

શરીરનું એક એક અંગ ઉર ધારો રે, સ્વામી નારાયણ નામ ઉચ્ચારો. ભગવાનના એક એક નખથી શિખા પર્યંત પ્રેમાનંદ સ્વામી જેમ પ્રથમ શિહરીને લખ્યું છે ને, એવી જ રીતે તમે કીજીએ ધ્યાન શ્રી ધર્મના કુંવરનું આ આઠ પદ આપણે જો વાંચીએ ને તો એવું જ લાગે કે પ્રથમ શ્રી હરિને જે મુક્તાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી લખ્યું એટલી જ ઉત્તમ પ્રકારની આ કવિતા અને એટલું જ સૂક્ષ્મ મહારાજની મૂર્તિનું વર્ણન છે. યોગીજી મહારાજનું માલિકીનું પદ આઠ પદ મુક્તાનંદ સ્વામી લખ્યા. હાજી ભલા સાધુ તનકી ઉપાધિ તજે સોય સાધુ. સાધુ કેવા હોય, સાધુનું ધર્મ કેવો હોય, સાધુનું લક્ષણ કેવું હોય, સાધુનું જીવન કેવું હોય, સાધુની જીવન ભાવના કેવી હોય, મુક્તાનંદ સ્વામીને સાધુનો કસબ સમજાયેલો છે. એ પોતે જ અંતરથી સાધુ થયેલા છે એટલે એનું પ્રતિબિંબ શબ્દો દ્વારા બહારે આવે છે. તો જ્યાં જ્યાં સાધુની વાત કરીને સંત જન સોય સદા મોહે ભાવે, એ ચાર પદ ઘણી વાર સંત સ્વામી વાત કરતા ને કે યોગીજી મહારાજ આણંદ મંદિરની અંદર બપોરે ચાર વાગે આમ આ પદ બોલતા હતા. હાજી આપણે સંતજન સોય સદા મોહે ભાવે. આણંદ મંદિર તો અત્યારે રોડને કાંઠે છે ને, ત્યાંથી બાપાનો તો બાપા કહેતા ને કે અમે બોલીએ તો ઉપર નળિયા ગાજે, માઇકની તો જરૂર નહીં. બાપા મોટા અવાજે બોલતા હતા ને ત્યાંથી કોઈક બાવાનું મંડળ નીકળ્યું અને જોયું કે સંત મહિમાની અદભુત આવી વાતો, બાબો તો અંદર ખેંચાઈને આવ્યો અને બાપા તો બીજું ત્રીજું ચોથું પદ બોલે ને બાબો તો આમ ડોલતો જાય, જેવા પદ પૂરા દેખો દેખો કૈસા અમારા મહિમા બતાયા હે, કેવો અમારો મહિમા કયો છે. પણ કહેવાનું શું છે કે સંતનો અદ્ભુત મહિમા આ મુક્તાનંદ સ્વામી, કારણ કે એવા સંત હતા એટલે લખી શકે છે. મહારાજે કોઈ વસ્ત્ર અલંકાર શોભા પહેરી હોય અને મુક્તાનંદ સ્વામી મહારાજના પદનું વર્ણન કરે, મૂર્તિનું વર્ણન કરે. આજ

ઘણા બધા પદો મુક્તાનંદ સ્વામીએ આ પ્રમાણે આપ્યા. પ્રાત સમય શ્રી પુરુષોત્તમની ધીર ધુરંધરાય, કામ ને ક્રોધ મદ લોભ દળમાં મૂકી, લડવા તણો નવ લાગ લાગે, સુરનર મુનિ તણી ચાંચ ખૂંચેની, ચૌદ લોકમાં એ અગમ બહુને. મુક્તાનંદ એ અગમ રસ અતિ ગણો. સદગુરુ શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામીની કૃપાથી સદગુરુ મોજથી સુગમ સૌને, એમની જો કૃપા થાય તો આ વાસના આ દોષો પણ જીતી શકાય છે. એવી અદ્ભુત આ દોષો જીતવાની વાત માનસી પૂજાની શ્રી સહજાનંદ સ્વામીના દાસને કરવી. નિત્ય ઉઠી પ્રભાત પ્રભુજની પૂજા માનસી, માનસી પૂજા ભગવાનની કેવી રીતે કરવી એની પણ અદ્ભુત રીત બતાવી છે. ભગવાનના આશ્રય માટે મોહે તો તું હિ એક આધારા, નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી, જહાં દેખું તહાં જલનિધિ ખારા, મોહે તો તું હિ એક આધારા, નવતમ આજ દિવાળી આવી. દરેક પદો હરિગુણ ગાતા, યોગીજી માનું ફેવરેટ પદ, 3 વર્ષ સુધી દરરોજ ગવરાવ્યું. યોગી બાપાએ હરિગુણ ગાતા 3 વર્ષ. ઈશ્વરચરણ સ્વામીએ લખ્યું છે કે કેટલીક વાર તો દિવસમાં 3-3 વાર, 3 વર્ષ સુધી તો ખરું, દરરોજ એક વાર બોલવાનું કાંઈ કામ, હરિગુણ ગાતા, બસ હરિગુણ ગાતા. તો બાપાનું અત્યંત પદ. તો એ પદની અંદર પણ મુક્તાનંદ સ્વામીએ ભગવાનને ભજવા માટેની કેવી ખુમારી હોવી જોઈએ, લોકલાજની કેવી ત્યાગ કરી અને ભગવાન ભજવા જોવે એની અદ્ભુત વાતો કરી છે. હરિ ભજતા સહુ મોટપ પામે. અને મને જે પદ બહુ ગમે છે એ મુક્તાનંદ સ્વામીનું છે. મુક્તાનંદ સ્વામી લખે છે.

આવી રીતે મુક્તાનંદ સ્વામી મહારાજ મય બની ગયેલા છે. અને મહારાજ આ પ્રમાણે ગઈકાલે આપણે જોયું એમ સમય જતા જ્યારે પોતાનો શ્રી વિગ્રહ દેહનો ત્યાગ કરે છે ત્યાર પછી મુક્તાનંદ સ્વામી અત્યંત મહારાજ મય બની ગયા છે. ઉદાસ નહીં પણ એમને થયું કે મહારાજ ગયા. પણ મહારાજે એમને આજ્ઞા કરી હતી કે સ્વામી તમે જીવો ને ત્યાં સુધી અમારા ચરિત્રોના ગ્રંથ લખવાના. એટલે મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ કાવ્યનો એક ગ્રંથ ધર્માખ્યાન છે ને એ લખી રહ્યા છે. પણ હવે મુક્તાનંદ સ્વામી લખે છે ને પરંતુ એને દેખાતું નથી, અને મહારાજના ગયા પછી વિશેષે કરીને કશું કાતા પણ નથી. નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના આસને જાય છે, દર્શન કરે છે, તો મુક્તાનંદ સ્વામી જે લખતા હતા ને એ બધા અક્ષર ફોળાઈ જાય છે, પોળા થઈ જાય છે. કારણ કે પેલા કીત ઓલો કીતો હોય ને એને પેલા ખડિયામાં બોળીને પછી લખવાનું, એટલે બરાબર લખાતું નથી. નિત્યાનંદ સ્વામી કહે છે કે સ્વામી હવે તમે આ લખવાનું બંધ કરો. મુક્તાનંદ સ્વામી કહે છે મારાથી બંધ ન થાય, કારણ કે મહારાજની આજ્ઞા છે કે તમે જીવો ત્યાં સુધી તમારે આ લખવું. પછી નિત્યાનંદ સ્વામી કહે છે તો એવું કરો તમે બોલો અને હું લખીશ આ ધર્મામૃત. પછી મુક્તાનંદ સ્વામી કહે છે કે આ ધર્મામૃત ધર્માખ્યાન ગ્રંથ છે ને હજી અધૂરો છે. મુક્તાનંદ સ્વામી કહે છે બાકીનો અધૂરો ગ્રંથ હું પૂરો કરીશ, પરંતુ હવે તમે આ પ્રમાણે લખવાનું બંધ કરો. અને નિત્યાનંદ સ્વામીનો આવો આગ્રહ અને આવી રીતે ધર્માખ્યાન પૂરું કરવાની જ્યારે વાત સાંભળે છે પછી મુક્તાનંદ સ્વામી કહે છે કે હવે તો આ ગ્રંથ તમે પૂરો કરજો. થોડાક દિવસ પછી સંપ્રદાયનો ઇતિહાસ કહે છે કે મહારાજના ગયા પછી બરાબર એક મહિને મુક્તાનંદ સ્વામી પણ દેહનો ત્યાગ કરે છે. મુક્તાનંદ સ્વામીને સંતોષ થાય છે કે નિત્યાનંદ સ્વામી આ ગ્રંથ પૂરો કરશે, મહારાજની આજ્ઞા મારાથી પળાય છે. મુક્તાનંદ સ્વામી એક દિવસ ગોપીનાથજીના મંદિરમાં જઈ અને ભગવાનને મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ મારે જે કંઈ આ લોકની અંદર આવીને કાર્ય કરવાનું હોય બધું જ કાર્ય હવે પૂરું થયું છે, તો તમારા સાનિધ્યનું સુખ આપો. અને આર્તનાદે મુક્તાનંદ સ્વામીના છેલ્લા ચાર પદો અંત

તમારું ટેક છે અંત કાળે મારા જનને જરૂર તેડવા આવું, બિરુદ મારું એ ન બદલે તે સૌરે જનને જણાવવું. તો બસ હવે મને મહારાજ તમારા સાનિધ્યનું સુખ આપો. ગજને છોડાયો રે ગ્રહના મુખ થકી કરતો એ પુત્ર તણો પોકાર, તો પણ તમે આવ્યા એવી રીતે આવો રે સુંદર શ્યામળા, જોઈ રહી છું તમારી વાટ. મુક્તાનંદ સ્વામી કહે છે મહારાજ હવે બસ તમે આવો, હું તમારી વાટ જોઉં છું, મારી સંપૂર્ણ તૈયારી છે. અને મુક્તાનંદ સ્વામીના અંતરના નાદ, અંતરનો નાદ મહારાજ સાંભળે છે. એક પદ, બીજું પદ, ત્રીજું પદ બને છે ને તો મહારાજ સાક્ષાત આવીને સામે ઉભા રહી જાય છે. ચોથા પદની અંદર મહારાજની હયાતીમાં ચોથું પદ મુક્તાનંદ સ્વામી બનાવે છે. ભલે

જે ભગવાનનું હું મહારાજના ગયા પછી ધ્યાન ધરતો હતો, હતા ત્યારે ધ્યાન ધરતો હતો, એ જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મારી સામે આવીને ભલે ને પધાર્યા રે ગિરધર ગાજતા, હવે હું થઈ છું નિશંક નિહાલ. બધાને કહે છે કે મહારાજ મને લેવા માટે આવ્યા છે. અને મુક્તાનંદ સ્વામીએ ત્યાં આગળ દેહનો ત્યાગ કર્યો અને મહારાજના સામીપ્યમાં પહોંચી ગયા. આવા સદગુણ પૂરન પરમ વિવેકી મુક્તાનંદ સ્વામીના જીવનની અંદર અદ્ભુત સાધુતા હતી, સમજણ હતી, ત્યાગ હતો, વૈરાગ્ય હતો, નિયમ હતો, નિશ્ચય હતો અને સાચા અર્થમાં મુમુક્ષુતા હતી. મુક્તાનંદ સ્વામીનું આખ્યાન આપણા સૌના માટે સર્વાંગીય રીતે ઉપયોગી છે. આપણને ક્યારેક ખોટું લાગે કે એવું તેવું થાય ત્યારે મુક્તાનંદ સ્વામીએ બનાવેલા પદો જો આપણે વાંચીએ તો એમાંથી સમજણ આપણને મળે, અસમજણથી શાંતિ મળે. એમણે મહારાજને વિશે એમનું કેવું જોડાણ હતું, કેવી ભક્તિ હતી, આટલા મોટા હોવા છતાં પણ એમનાથી નાના નીલકંઠ વર્ણીને મહારાજે ગાદી આપી અને તે છતાં પણ મુક્તાનંદ સ્વામીના મનની અંદર કોઈ પણ પ્રકારનો આ પ્રમાણે ખેદ થતો નથી. એ વખતે તો ઠીક, પણ મહારાજ જ્યારે હવે ધામમાં જાય છે ને એ પૂર્વે બંને દેશના મોટેરા તરીકે ગોપાળાનંદ સ્વામીની નિયુક્તિ કરે છે. આમ જુઓ તો મુક્તાનંદ સ્વામી તો પહેલેથી મોટેરા છે, અધિકારી જ છે, એનો અધિકાર જ છે. છતાં પણ અહીંયા આગળ મહારાજ બંને દેશના મોટેરા તરીકે ગોપાળાનંદ સ્વામીને કહે છે તો પણ મુક્તાનંદ સ્વામીના અંતરની અંદર સહેજ પણ ઓછું આવતું નથી. આપણને વારે વારે વાત વાતમાં ન બોલાવે, આગળ ન બેહારે, પાછળ ન બેહારે, ત્યારે પણ ઓછું આવી જતું હોય છે. મુક્તાનંદ સ્વામીના આ બધા પ્રસંગો જો આપણે યાદ કરીએ તો આપણું અંતર ભગવાનની સ્મૃતિથી, ભગવાનના મહિમાથી, એના નિશ્ચયથી હંમેશા ભર્યું ભર્યું રહે, જ્યાં બીજા કોઈ આવી અલૌકિક ઈચ્છાઓને સ્થાન જ ન મળે. તો એવી રીતે સંપૂર્ણ રીતે પ્રાતસ્મરણીય અને સદા અનુકરણીય એવું મુક્તાનંદ સ્વામીનું જીવન હતું છે. આપણે સૌ પણ અંદરથી એવી પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ એવી સાધુતા, સહનશીલતા, મહારાજની સ્વરૂપ નિષ્ઠા અને મહારાજનો આવો અદ્ભુત મહિમા આપણા સૌના અંતરમાં પણ આવે, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ.

0: अक्षरधामोत्सवनि।
1: श्री स्वामीनारायण भगवान ने जय। परमेश्वर की बात में जेने दृढ़ विश्वास आयो ते विद्या मात्र बनी रहो। जो विश्वास नहीं है अने विश्वास आप कहवत है के विश्वास है रेती में वाहन चाले। विश्वास सौथी मोटू साधन है जेने અને અમારે ભગવાનનો વિશ્વાસ આવી ગયો એટલે કામ થઈ ગયું। બીજા બધા વિશ્વાસ આવે, લોકો ઠગાઈ કરે એમાં વિશ્વાસ આવે, બે ત્રણ વાર માર ખાય તો ચોથી વાર તૈયાર થાય, એવા વિશ્વાસની વાત છે। પણ ભગવાનમાં વિશ્વાસ આવી જાય તો બહુ મોટું કામ। વિશ્વાસ મોક્ષ જ કહેવાય, બીજી વાત જ નહીં, કારણ કે ભગવાન મોક્ષ બાજુ જ લઈ જાય આપણને। તો ભગવાનનો યોગ થયો અને વિશ્વાસ આવી ગયો તે મોક્ષ થઈ ગયો, મોક્ષનો અધિકારી થઈ ગયો। પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો, દ્રઢ વિશ્વાસ, વિશ્વાસ નહીં દ્રઢ વિશ્વાસ, એમાં જરાય ચૂક ના થાય, એક જ લક્ષ પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો તો વિદ્યા માત્ર ભણી ચૂક્યો। કેટલી મોટી વાત કરી, હવે આ લાગે સામાન્ય, આપણે વાંચતા હોઈએ એટલે વાંચી જઈએ, બીજું પાન ત્રીજો પાન ચોથો કહેવું નથી। આજે મહારાજમાં ભગવાનમાં વિશ્વાસ આવે એ વિદ્યા માત્ર બની રહ્યો। અંગ ઉપાંગ સહિત કોઈ વેદ ભણે, અંગ એટલે વેદ ચારે બાજુ બધા પાસા લઈ લે, અંગ ઉપાંગ સહિત કોઈ વેદ ભણે પણ ભગવાનમાં આસ્થા ના થાય। જો હવે મુંબઈમાં એક બહુ મોટા વિદ્વાન આવ્યા હતા અને યોગીઅપ્પા સાથે મુલાકાત ઘટી, યોગીઅપ્પાને મળવા હતા, તો એ તો બધા શાસ્ત્રો ભણ્યા અને એવી વાત કરી। પછી યોગીઅપ્પાએ કહ્યું કે સાહેબ વાત કરો, વાત કર, તો હવે વેદ વેદાંત પારણ પામેલા, પણ શું કે ભગવાન કહાં હૈ કિસને દેખા હૈ, હવે આવો વિદ્વાન એ બોલે તો થઈ રહ્યું ને, મોટા વિદ્વાન પણ એ આવી મોરી વાત કરે, ભગવાન કહાં હૈ કિસને દેખા હૈ એ વાત કરે, એ બાપા તો હસ્યા મૂછમાં, પણ એને આવું હોય એટલે મોટા પંડિત હોય પણ અંદર ખાલી હોય, અંદર પર અને આપણે ભક્તિભાવવાળા હોય, અંદર ભરપૂર હોય, ભગવાનમાં આસ્થા અને મોક્ષ બંને સાથે જ રહે છે। જો મહારાજ ભગવાનમાં આસ્થા, ભગવાન વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ અને મોક્ષ બંને સાથે જ રહેશે। જો આવી ગઈ ગોર ગોર ફરીને અહીંયા આપણે ઊભા રહ્યા, જેને સત્સંગ મળે છે તેને જ ભગવાનમાં દ્રઢ આસ્થા થાય છે। સત્સંગનો એટલો પ્રતાપ છે, સત્સંગ મળે એટલે આપણે, સત્સંગ મળ્યો છે ધન ભાગ્ય, ધન ભાગ્ય આપણા ભાગ્યનો પાર ના કહે, સમજે તો આજની વાત નહીં, સમજણમાં સુખ છે, આજનું ટાઈટલ જ છે સમજણમાં સુખ છે। એ તો ખરેખર એ સમજણ અનેક પ્રકારની હોય, એક ભગવાનમાં આસ્થા હોય અને બીજા આપણે ધર્મ નિયમ બધી વાતમાં આસ્થા હોય, દૃઢ વિશ્વાસ હોય અને એવી સમજણ એમાંથી ઉત્પન્ન થાય, પછી કોઈ ટોચો ના વાગે ગમે ત્યાં અથડાય પણ એને એક આંચણ આવે, તો અનેક પ્રકારની સમજણ છે એમાં આ સત્સંગની વાત મદદ કરે છે. જેને સત્સંગ મળે છે તેને જ ભગવાનના દ્રઢ આસ્થા થાય અને મોક્ષ આસ્થા થાય છે. સત્ય અસત્યનો વિવેક આવે છે, સાચું શું ખોટું શું એ બધો સત્સંગ મળ્યા પછી, સત્સંગ કરે મન લઈને કરે પછી આ વિવેક આવે સત્ય અસત્યનો. સાચું એટલે આ લોકોની વાત નથી, આ સત્ય એ મૂળની વાત છે કે સત્ય જે ભગવાનને પાસે લઈ જાય એ સત્ય અને બીજું બધું અસત્ય. ભગવાનથી દૂર કરે તમને એ અસત્ય, ગમેલી સાચી વાત હોય પણ આ લોકની ભગવાનને કાંઈ લેવા દેવા નહીં. ભગવાનની પાસે લઈ જાય તમને એવો કોઈ પણ સાધન હોય પણ તમે ભગવાનની પાસે લઈ જાય એ સાચી વાત, અને બીજું ભગવાનથી દૂર લઈ જાય ભલે ગમેલી સાચી વાત હોય. એટલે આ લોકમાં ઘણી બધી સાચી વાત હોય પણ ભગવાનથી દૂર લઈ જાય એ મારા ના પડી. મોક્ષને સહાય કરે તે સત્ય વસ્તુ છે. જો મોક્ષને સહાય કરે તે સત્ય વસ્તુ છે, બીજી અસત્ય છે. જો કહી દીધું મોક્ષને માર્ગે લઈ જાય, મોક્ષ પાસે લઈ એટલે ભગવાન પાસે લઈ જાય, ભગવાનમાં આસ્થા વધે દ્રઢ થાય તો એ બધી સત્ય વાત છે. એ સ્વામીએ કહ્યું કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો, કદાપિ કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડ્યો તો શું કર્યું. કરોડ કામ બગાડીને એટલે બધું બધું આવી ગયું, કાંઈ બાકી રહે નહીં, બધી આ લોકની વિદ્યા પરલોકની બધું આવી જાય કરોડ કામ બધા. તો કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો, કેટલી મહત્તા આપી છે મોક્ષને. કરોડ કામ બગાડીને મોક્ષ, અને આપણે તો બીજું બધું મેર્યું કર્યું, લાખો કરોડો રૂપિયા કમાયા, બધું બધું નાશન. એટલે મહારાજ કહે કે એ વ્યવહારમાં બરાબર વ્યવહારમાં, પણ મોક્ષના માર્ગે એ સાવ જુદી જુદું પડે અને તમને બીજે ત્રીજે લઈ જાય. જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે, વાત સમજવા જેવી. આપણા બધા સત્સંગી છીએ બધા, એટલે તમારામાં કોઈ મનુષ્યભાવ પડશે અને તમે બીજા મનુષ્યભાવ પડશે એ ખોટી હોય છે. તો અને મહારાજ કે જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે, એટલા બધા સત્સંગી છે. એક સત્સંગી બીજા સત્સંગી ખુદ એક બીજું ત્રીજું બોલે એટલે એ ખોટું છે. તો મહારાજ કહે છે જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. એટલે અરસપરસ આપણે લૌકિક ભાવ ના લાવો અને એવું કરીએ તો મહારાજ કે અમે તરત ઇન્સ્ટન્ટ, ઓલે ઇન્સ્ટન્ટ કોફી આવે ઇન્સ્ટન્ટ, તરત જ અમે ઉદાસ થઈએ છીએ. બીજામાં ઉદાસ થતાં વાર લાગે પણ આમાં તો બધા સત્સંગી છે, અરસપરસ દીવ ભાવ રાખો એ ચૂક્યા. મારે કે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. અમે આ વાત ઘણી વાર સમજાવી છે પણ કોઈ સમજતું નથી. મહારાજને આ દુઃખ છે. કથા વાર્તામાં આ જ આવે છે, દીવ ભાવ માયા પર. પણ આપણે આપણે ટેવ છોડીએ ને એને તરત મનુષ્ય ભાવ લાવીએ તો સત્સંગી સત્સંગીમાં તો અરસ્પર દીવ ભાવ રાખવો, બ્રહ્મ ભાવ રાખવો. એ મારે કોઈ મુદ્દેના 63માં કહ્યું કે ભગવાન સંત મનુષ્ય ભાવ લાવવો જ નહીં, લાવવો જ નહીં. એટલે આ બધા આપણા જેટલા છે મારા સાથે જોડાયેલા છે એ બધા દિવ્ય છે. એટલે આપણે અંદર અંદર ગડબડ ના કરવી, દિવ્ય સમજવા. અને કોઈ મનમાં એવું આવે કે આપણે રોચા જેવો છે અને દિવ્ય સમજાય, મહારાજના વાક્ય છે. તમારે મતે રોચા જેવું લાગે પણ ભગવાનના મતે એ દિવ્ય છે. એટલે અરસપરસ આપણે એવો કોઈ ભાવ મનુષ્ય ભાવ લાવવો જ નહીં. જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. પછી મહારાજને દુઃખ આવવા દે. અમે આ વાત ઘણી વાર કહી છે, રોજ જ રોજ કહે છે. અમે આ વાત ઘણી વાર સમજાવી છે પણ કોઈ સમજતું નથી. આ ભગવાનને આ દુઃખ છે. આ વાતો તો થાય છે, દીવે થાય માયા પર. એ વાત અરસપરસ કંઈ સમજવાનું કે આ સામેવાળો માયા પર છે, દિવ્ય છે. આપણે એકલા નહીં કે હું દિવ્ય છું, એવી સમજણ નહીં. અરસપર બે સામ સામા સમજે, તમે એને સમજો અને એ તમને સમજે, દિવ્ય છે અલૌકિક છે, તો મહારાજને શાંતિ રહે. એ તો મહારાજ કચવાઈ જાય. સદાન સાંઈ મહારાજ. નારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજ ભગવાન હતા, એમની આજ્ઞા ગુણાતીતાન સ્વામી યથાર્થ પાડી, એમાં જરાય ફેરફાર થવા દીધો નહીં. અને મહારાજની આજ્ઞા સ્વામીની આજ્ઞા ભગતજી મહારાજે પાડી, એમાં કોઈ ફેરફાર નહીં. અને તેમજ શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજને રાજી કર્યા યથાર્થ, એમાં કોઈ ફેરફાર નહીં. અને યોગી બાપાએ શાસ્ત્રીજી મહારાજને રાજી કર્યા. શાસ્ત્રી મહારાજ યોગી બાપાએ મહેરાઓની પ્રાર્થનામાં કહ્યું કે અમે 40 વર્ષ થયા શાસ્ત્રી માની આજ્ઞામાં ફેરફાર કર્યો નથી અને પોતાનું મનનું ધાર્યું કર્યું જ નથી. એટલે સ્વામી સપનામાં સુખ આપે છે જો બધા આજ્ઞા. અને આપણે તમે સ્વામીની આજ્ઞામાં નાચો તો બરાબર છે, નહીં તો બીજા બધા ઘણા તમને નચાવનારા છે. કોઈ છોડેવા નથી. તો સ્વામીની આજ્ઞા સ્વામીના સ્વામીની ઈચ્છાથી નાચું. એ નાચું એટલે એમની આજ્ઞા, એમ જેમ કે એમ આજ્ઞા પાડવાની, એમાં ફેરફાર થવા દેવાની. તો એ જો આપણે ભેગા થયા છે સત્સંગી બધા ભેગા, શાના માટે? મોક્ષ માટે. અંતિમ ધ્યેય લક્ષ્ય તો મોક્ષ છે. તો એ મોક્ષને માટે ભગવાન સંતનો રાજીપો જોઈએ, સમસુરત ભાવ જોઈએ, અને દાસ ભાવ જોઈએ, મહિમા જોઈએ, આ બધા ગુણ હોય તો આપણને મોક્ષને માર્ગે ધક્કો નહીં જાય. અને મોક્ષ અંતિમ, એનાથી પર કોઈ વાત નથી મોક્ષથી. અને અને એક શ્રીજી મહારાજ જ આપી શકે મોક્ષનું કામ, બીજાનું નહીં. અને એમના સંતો એ મોક્ષ ગુણાતીત સંતો મોક્ષ આપી શકે. બીજા ઘણું ઘણું ઘણું છેટું છે, પણ આપણે ભાગ્યશાળી છીએ, આપણે આવા સંત મળ્યા, મહારાજ મળ્યા. હવે એમને આપણે જે વાત કરી એ આજ્ઞામાં રહેવાનું અને એમને રાજી કરવાનું, એ બધા ઉત્તરોત્તરો ગુણાતીત ગુરુએ પોતાના ગુરુને રાજી કર્યા છે, બીજી વાત જ નહીં. અને આપણે જ્યાંથી રાજીપો મળે, જ્યાંથી આપણે રાજીપો લઈ લેવો, લઈ લેવું, ભેગું કરવું રાજીપો, અને પછી એમાંથી આપણે નવું તત્વ એટલે મોક્ષનું તત્વ પ્રગટશે. તમે આજ્ઞા પાડશો, કોઈ પણ આજ્ઞા પાડો છો બરાબર, તો તમને મોક્ષને માર્ગે લઈ જશે. અને એવી રીતે, અને તમે આપણે યુવકો છો, બહુ ભાગ્યશાળી, બહુ ભાગ્યશાળી, કેમ કે આવા ગુરુ અને આવા ભગવાન ક્યાંય મળે એવા નથી કે આપણને મળે છે. એટલે આપણે દ્રઢ કરીને નિષ્ઠા એવી પાકી કરવી કે જેમાં કોઈ મચકના, કોઈ ગમે એવો લોભાવે, ગમે એવું વચન કે ગમે અવરા સવરા, પણ તોય આપણે મહારાજ સ્વામીની નિષ્ઠા ધળ કરીને રાખવી. સદાન સ્વામી મને શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 61મું નિયમ નિશ્ચય અને પક્ષનું. સ્વામિનારાયણ હરે. સંવત 381ના શ્રવણ વધી સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢરામદે દાદા ખાચાના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓરડાની ઉગમની ઓળીએ ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેત શેલું સોનેરી છેડાનું બાંધ્યું હતું અને એક બીજું શ્વેત શેલું ઓઢ્યું હતું અને શ્વેત ખેસ પહેર્યો હતો અને મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમર્શતા દેશ દેશતારી ભક્તિ સ્વભાવ ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમાં ત્રણ વાના હોય તે પાકો સત્સંગી કહેવાય. પાકો, કાચા પોચાની વાત નથી, પણ પાકો સત્સંગી હોય, એનામાં ત્રણ વાના હોય ત્યારે પાકો સત્સંગી કહેવાય. એટલે આપણે તપાસ કરવાની કે મારામાં આ ત્રણ છે. જો આ કેટલી સરસ વાત કરી, પાકા સત્સંગી હોય તેના આ લક્ષણ છે. તો આપણે પાકા થવું છે, કાચા રહેવું છે? તો પાકા, અને વિશેષ ને વિશેષ પાકા થતા જઈએ એની વાત છે. તો એક તો પોતાને ઈષ્ટ જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાથે દ્રઢ કહીને પારે, પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. જો અભેસી દરબાર હતા એ જામ સાહેબની સભામાં જામનગર ગયા, મહેફિલ હતી, એમના ભાયા તો બધા ભેગા થઈને જામ સાહેબના બધા ભાઈઓ તો ભેગા થઈને એ ડાયરો રાખ્યો હતો. અને એમાં તો બધી દારૂની મહેફિલ જમાવટ હોય. પછી હવે અભેસી દરબાર પણ એમાં ગયા, એમ જવું પડે એવું હતું. પણ ત્યાં ઓલા જામ સાહેબનો જો માણસ હતો એમને આગ્રહ કરવા આવ્યો અભયસિંહ દરબારને, તો અભયસિંહે ના પાડી કે મારાથી લેવાય નહીં. પછી એ હમેલ્યો જામ સાહેબની વાત કરી પોતાનું ઉમેરીને કે આ તમારા હાથે તમે આ દારૂ આપો તો હું લઈશ, નહીં તો નહીં, એવું અભયસિંહ દરબારે કહેવાયું છે. એ જામ સાહેબ ઊભા થઈને અભયસિંહ દરબાર પાસે આવ્યા અને પ્યાલી ધરી. હવે કેવું સંકટ હોય, અમારે તો એટલા મોટા માણસ કહેવાય અને એનો હાથ ઠેલ્યો એટલે તો મહાગડબડ થાય. પણ તોય અભયસિંહ દરબારે તલવાર ખેંચી અને કહું સાહેબ આ તો મારું ગળું કાપી નાખો અને પછી દારૂ રેડો તો ભલે. તો આપણે જામ સાહેબ પણ એકદમ આશ્ચર્ય પામે કે આટલી બધી ટેક આટલું બધું. એને કહ્યું જે મોડેથી સ્વામિનારાયણ નામ લેવાય એ મોડેથી દારૂ ના પીવાય. જવાબ એ ટેક અચ્છા, જે ઘણા હરિભક્તો જે માદા હોય ને તે હોય તે વખતે ડૉક્ટર કહે એટલે પ્યાલી ચડાવે. પણ આ આવા સંકટ ધર્મ સંકટમાં પણ તોય અડ્યા નહીં. કેવું ખરેખર આપણે પણ દંડવટ કરવા જેવા એવા છે. અને એવા બધા ઘણા બધા હરિભક્તો પણ અત્યારે પણ છે કે એવી રીતે થર્ડ ટેક રાખે છે. તો આપણે જે ઈષ્ટદેવ જે આપણા નિયમ ધરાય એમાં દ્રઢપણે રહેને આગા પાછા ના થાય. એટલે જે આ સ્ત્રી ધન અને એમાં એવી ટેક દ્રઢપણે રાખે. અને આપણે તો ચાર આંખ ભેગી થાય ત્યાં ગબડી પડે, એવું ના રાખવું. જે મહારાજ મોટા કે આ બધા મોટા, અને તો કરોડો અનંત જન્મથી હવે ઇન્દ્ર થયા, લાખો અપ્સરા બધી બધી એના પછી આ સત્સંગ મળ્યો છે. આ બધું ત્યાગ કરીને અને પાછું આપણે એમાં પાછું પડવું, એટલે એ બધી દ્રઢતા રાખવાની. તો પોતાના ઈષ્ટદેવ જે આપણે નિયમ ધરાયા એમાં દ્રઢપણે રહેવું. એક તો પોતાના ઈષ્ટદેવ જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાટે દ્રઢ કહીને પાડે, પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. અને બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય, પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં, ને પોતાનું મન સંશય નાખે તો પણ સંશય પડે નહીં, એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય. બીજી આ નિયમ નિશ્ચયનો પક્ષ, એટલે નિયમની વાત તો થઈ ગઈ, પણ આ નિશ્ચયની વાત કે જે તમને ભગવાનનું સ્વરૂપ મળ્યું, જે આપણને મહારાજ સ્વામી અને સત્પુરુષ, હવે એમાં જ એ પોતાનું મન ડગમગાટ કરાવે તો મનને પણ પાછું ઠેલે, કે મન તો બહુ ચંચળ છે. હવે ઘડગમાં કેટલું કેટલી યાત્રા કરી આવે, આખા બ્રહ્માંડની યાત્રા કરી આવે એવું છે એક સેકન્ડમાં. બીજું કોઈ વાહન એવું નથી કે તમારે હાઈ સ્પીડમાં ગતિ કરાવે, પણ મન છે તો એવું મન છે, એ મનને કંટ્રોલ રાખવાનું હોય. અને ખાસ કરી નિશ્ચય બાબતમાં, બીજું બધું તો ઠીક છે ચાલે, પણ નિશ્ચય જે ભગવાન મહારાજ સ્વામીનો અને સત્પુરુષનો યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રી મહારાજ એવો નિશ્ચય, ભગતજી મહારાજ એવો નિશ્ચય દ્રઢ કરીને રાખું. અને અને આ બધા સ્વરૂપો ગયા નથી, છે જ. આપણે રોજ જે બોલાવીએ છીએ ભાઈ આપણે દેખાતું નથી, પણ છે જ બધા એ સ્વરૂપો. તે આપણે જે પણ એ રીતે બોલાવીએ છીએ તો જો એમનો નિશ્ચય અડગ રહે, એમાં જરા તો મન પણ સંશય કરે તો એને ના પાડી દે. મનથી પર તમારે થવાનું છે આ નિશ્ચય બાબતમાં. અને ત્રીજો, પોતા ઈષ્ટદેવને ભસતા એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખો. આ પક્ષની વાત તો જો પક્ષ વસ્તુ જુદી છે અને આપણે ન્યાય વસ્તુ જુદી છે. જે શાસ્ત્રી મહારાજ લીમડી હતા અને ત્યાં એક પ્રશ્ન નીકળ્યો કે પક્ષ કેવી રીતે રાખવો, એટલે ન્યાય અન્યાયમાં જોવાનું નહીં. પોતાનો બાપ હોય, દીકરા દીકરાનો પક્ષ રાખે, દીકરો બાપનો પક્ષ રાખે, આ બધા, તો એમાં કોઈ બુદ્ધિ લડાવવાની જ નહીં, ન્યાય અન્યાય જોવાનું જ નહીં, પક્ષ એ પક્ષ. તો શાસ્ત્રીમાં વખતમાં ત્યાં લીંબી દરબાર લીંબીમાં એક પ્રશ્ન નીકળ્યો તો શાસ્ત્રી મહારાજે કહ્યું કે ઓલા હરિભક્ત દીવાન હતા અને એમને જે પક્ષ રાખ્યો હતો એનો ભત્રીજાને ભત્રીજાનો પક્ષ રાખ્યો હતો, અને કેટલું બધું અન્યાય હતું પણ તોય પક્ષ રાખ્યો. તો શાસ્ત્રી મહારાજે કહ્યું કે તમે ભત્રીજાને જે પક્ષ રાખ્યો એટલું રાખજો, બીજું વધારે નહીં. તો જે એટલે પક્ષની બાબતમાં ન્યાયને તો કાંઈ જોવાની. હરિભક્ત છે, ભગવાનને ભજે છે, શ્રીજીમાંનો આશ્રિત છે, નિયમ ધર્મ પાળે છે, બસ એટલું જ વાત. અને તેને પક્ષ દ્રઢ કહીને રાખવાનું. તે જેમ મા બાપ દીકરા દીકરીને તેનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. આવી રીતે એમ સગા સંબંધીમાં એ તો બધું હોય, એટલે એ રીતે મારે કે આવી રીતે પક્ષ રાખવાની વાત. એટલે કોઈ હરિભક્ત હોય, હરિભક્ત એનો પક્ષ રાખવો, એ મારે વાત કરી. એ ત્રણ વાના જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય. અને હરિભક્તની સભામાં મોઢા આગળ બેસે આવીને બેસતો હોય ત્યારે બીજાને એમ જણાય છે એ મોટેરો સત્સંગી છે. પણ મોટેરાની તો એમ પરીક્ષા છે જ, ગ્રહસ્થ હોય તે તો પોતાનું જે સર્વસ્વ તે ભગવાન ભગવાનના ભક્તને અર્થે કરી રાખે, કરી રાખે. એટલે એ કંઈ આપવાની વાત નથી પણ કરી રાખે. એટલે જ્યારે મહારાજ અને સંતને જે એમની જરૂર હોય તરત આપી દે, એ રીતે કરી રાખે. એટલે તમારે મહારાજ કંઈ લઈ લેતા નથી તો પણ કરી રાખે. એટલે તો મનમાં એટલે સમર્પિત જ થઈ ગયું છે, એના મનમાં એવી રીતે ભાવના હોય, બધા ભગવાનનું સંતનું છે, મારું કાંઈ નથી, એ રીતે કરી રાખે. તો બીજાને એમ જણાય એ મોટેરા સત્સંગી છે, પણ મોટેરાની તો એમ પરીક્ષા છે, ગ્રહસ્થ હોય તે તો પોતાનું જે સર્વસ્વ તે ભગવાન ભગવાનના ભક્તને અર્થે કરી રાખે, અને સત્સંગને અર્થે માથું દેવું હોય તો દે, અને જે ઘડીએ પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે જે તો પરમંશ થા તો તે તત્કાળ પરમંશ થાય. જો સુંદરજી સુથાર હતા, રાજકુમારી જાન લઈને જતા હતા અને બંધિયા ગામ આવ્યું, એમને ખબર પડી કે મહારાજ અહીં બિરાજે છે, એટલે મહારાજ પાસે ગયા. મહારાજ કે કોણ? મહારાજ કે તમારો દાસ. દાસના લક્ષણ શું? તો કેમ કરે તરત મૂળાઈ નથી. જાન લઈને જવા હતા, એમ જવાબદારી હતી, તો કોઈ બધું પડતું મૂકીને મૂળાઈ નથી. જવાબ મહારાજ કહ્યું. પછી મુક્તાંશ પછી મારે કહે કે તમે રામદાસ પાસે જજો, અને તે પછી કાશીને યાત્રાએ જજો. પછી એ જે વાત કરી, પણ મુક્તાન સ્વામી મહારાજે કહ્યું કે મુક્તાન સ્વામી અમે કેવા કાર્ય કર્યા? મહારાજ કહે અમારે એક રણમાં એક ઝાડ હતું, એટલે સત્સંગી હતા આ સુંદરજી ભાઈ, અમે તમને સાધુ બનાવી દીધા, એટલે અમારે તો બધા વેરાણ જંગલમાં રણમાં ફરવાનું રહ્યું, કોઈ આશરો નહીં, કાંઈ નહીં. આ એક મારે કે એવું થયું. જો બોલાવ બોલાવ બોલાવ પાછા તે જતા હતા, તો બોલા જાનમાં નહીં, સીધા જવાબદારી જે થવાની થાય, અને સીધા કાશી જતા હતા રામદાસ ભાઈ સંત પાસે. તો તરત જ પાછા બોલાય. મહારાજ કહે દાસના લક્ષણ શું? તો મહારાજ કહે કેમ કરે? તો તરત જાઓ તો ગ્રહસ્થના લુગડા પહેરી લો. હવે એ તો બધું પહેર્યું, બધું મૂંડાવ્યું, હવે એક સાકાર. તો કે મારે ઈષ્ટ મારે માનતા હતી કે એમને વિઘ્ન ના આવે એટલા માટે બધું કર્યું. હવે મૂછો તો પડાવી લીધી, એ ક્યાંથી ચોંટાડ્યો પાછા? ચોટ ફ્રીકલો હોય અને ચોંટાડ તો એ ખુલી જાય છે. પછી પણ આવા આજ્ઞા પાળક તરત જ, એ બહુ મોટી વાત કહેવાય. દીવાન પદ ભોગવતા અને મૂંડાઈને બેસીએ તો મારાના વખતમાં આવા હરિભક્તો હતા જ, અત્યારે પણ છે, પણ દેખાય નહીં. એમની પાસે જાઓ તો ખબર પડે. અને જે ઘડીએ પોતાની ઈષ્ટદેવ આજ્ઞા કરે છે તો પરમંશ થા તો તે તત્કાળ પરમંશ થાય. એવા જેના લક્ષણ હોય તે હરિભક્તની સભાને આગળ બેસે અથવા વાસે બેસે, પણ તેને જ સર્વે હરિભક્તનો મોટેરા જાણવા. પરોદય હતા, દર્શન કંઈ પાછળ બેસતા, પણ કેટલા એકાંતિક ભક્ત. અને શ્રીજી મહારાજ કીર્તનમાં આવ્યું, ભક્ત પર્વત ભાઈને સંભાળે, એવા હરિભક્ત. પાછળ બેસે તો વધુ નહીં, પણ એવા લક્ષણ હોય તો મારે કે એ પાછળ બેસે કે આગળ બેસે એની કંઈ માનતા નથી, ક્યાં ગમે ત્યાં બેસે, પણ એ મોટેરો કહેવાય. અને જે ત્યાગી હોય તે જ્યારે દેશ પ્રદેશમાં જાય ને ત્યાં કનક કામનીનો યોગ થાય તોય પણ તેમાં ફેર પડે નહીં, અને પોતાના જે નિયમ હોય તે સર્વે દ્રઢ કહીને રાખે તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય. હવે દેશ પ્રદેશમાં બધા જાય અને ફેર ના પડે, સંકલ્પ ના થાય સિંહને મળવાનું, ધન યોગ રાખવાનું, એ સંકલ્પ પણ ના થાય. એવું મહારાજ કહ્યું કે એ સર્વે સત્સંગીમાં અરે ત્યાગીઓમાં મોટેરો કહેવાય. અને આપણા યોગીઓ પણ પરદેશ ગયા હતા પણ કોઈ સંકલ્પ નહીં કે અને બીજાનો સંકલ્પ ટાળી નાખે. પ્રમુખ સાહેબ મહારાજ એ કેટલી વખત દેશ પરદેશ ગયા, પણ કાંઈ ફેર પડ્યો નથી. એટલે એવા જે હોય તે ત્યાગીમાં મોટેરા કહેવાય. હવે બીજી વાત આવી એકદમ, અને આ બધાએ રાખવા જેવી વાત છે. માટે ગ્રહસ્થ તથા ત્યાગી એ સૌને એ રીત રાખવી, એ સંસાર વ્યવહારે જે મોટો માણસ કહેવાતો હોય તેનું સભામાં કોઈ રીતે અપમાન કરવું નહીં, અને જો અપમાન કરે તો એમાંથી જરૂર દુઃખ થાય અને ભજન સ્મરણમાં પણ વિક્ષેપ થાય. માટે આ વાર્તા સત્સંગી ગ્રહસ્થ સર્વે તથા ત્યાગી સર્વે દ્રઢ કહીને રાખ્યો. ઇતિ વચનામૃતમ એ રીતે મધ્યમ 61મું વચનામૃત થયું.

श्री स्वामीनारायण भगवान ની જય. અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે, તે અતિ પ્રકાશમય છે. આ તેજ બીજા નિરાકારવાદી છે એ એવું જ કે ખાલી તેજ મૂર્તિની બસ કંઈ વાત છે નહીં. પણ આપણે મહારાજે કહ્યું કે એ ભલે તેજ અતિશય પ્રકાશમય, પણ એની અંદર મૂર્તિ છે, એ મૂર્તિને અમે જોઈએ છીએ. અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તેજને વિશે ઘણું તેજથી અંજાઈ જઈએ, કંઈ દેખાય નહીં. પણ જે નિરાકારવાદી છે એ બધું ગોઠવણ કરે છે. પણ તેજ આવું ક્યાંથી એ પ્રશ્ન છે. તેજ ક્યાંથી નીકળે છે? તો મૂર્તિ છે એમાંથી તેજ નીકળે છે. અને એ તેજને વિશે બધું ગોઠવણ કરી છે. અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે, તે અતિ પ્રકાશમય છે. મૂર્તિ છે અતિ પ્રકાશમય, ખાલી પ્રકાશમય નહીં, અતિ પ્રકાશમય છે. અને તે મૂર્તિ ઘનશ્યામ છે તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી. ઘનશ્યામ છે મૂર્તિ, પણ અતિશય તેજે કહીને એ શ્યામ નથી જણાતી. અતિશય શ્વેત જણાય છે, અતિશય શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે, આપણા જેવી જ છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે, અને તે મૂર્તિને બે ચરણ છે, અને અતિશય મનોહર છે. પણ ચાર ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજ તે મૂર્તિને નથી. આપણી ભગવાનની મૂર્તિમાં બે ચરણની મનુષ્ય જેવા જ, બીજું કાંઈ નહીં. આપણા આકારે આકાર એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે. અને મનુષ્યના જેવી આ

ને ક્યારેક હરતી ફરતી દેખાય છે અને મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. હવે મહારાજ પોતાની વાત કરવા માગે છે પણ ઘેરો ઘા નાખે છે, આમ આમ કરતાં કરતાં કરતાં પોતાની મૂર્તિ ઉપર આવી જાય છે. મનુષ્ય જે આકૃતિ તે મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે, ને ક્યારેક બેઠી જણાય છે, ને ક્યારેક હરતી ફરતી દેખાય છે, અને મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. મહારાજ સામે મુક્તો છે, હરિભક્તો છે, એ મુક્તો જ છે એ વાત મહારાજ કરે છે. અને મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે, તે સર્વે મુક્ત છે. તે અનેક એક એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં દેખીએ છે, એ મૂર્તિને અમે દેખીએ છે. અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા, અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા હતા, અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા, અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા તકા બોલીએ છીએ. હવે અહીંયા મહારાજ બેઠા બોલે છે અને મારે કહે અમે ત્યાં જ બેઠા તકા બોલીએ છીએ, તો એક થઈ ગયું ને. હજી અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા, અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા તકા બોલીએ છીએ, અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો. મહારાજ ઘેરો ઘા કહી પોતાની અહીં પ્રત્યક્ષ પ્રમાણ છે એના ઉપર આવી જાય છે. પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. અતિશય આપણે કોઈ વસ્તુમાં લીન થઈએ તો આજુબાજુ કાંઈ દેખાય નહીં, તો ગઢડું શહેરને એ ક્યાંથી દેખાય? છે પણ દેખાતું નથી. અને જેમ અમને કોઈ વિષયમાં વિષય સંબંધી સુખમાં આશક્તિ નથી, તેમ તે પુરુષને પણ ક્યાંય આશક્તિ રહે જ નહીં. જેને આવી સ્થિતિ થઈ હોય એને કોઈ વિષયમાં આશક્તિ ક્યાંય જરાક પણ લેશ માત્ર રહે નહીં. એ ભગવાનને સુખે સુખ્યા પણ આ કચરો ક્યાં ઉથમવાનો? એકાંતિકના મતે પણ એવી વસ્તુ છે, એકાંતિક હોય સ્થિતિ હોય તે અનંતકોટી બ્રહ્માંડના સુખનું વિષ્ટા જેવું જાણે, અને તેની વિષ્ટા અને તેની વિષ્ટા આટલું બધું. એટલે આ ભગવાનને તો ક્યાંથી હોય? એકાંતિકને મતે આવી વૃત્તિ છે તો ભગવાનને તો ક્યાંથી હોય? પણ નહીં, મનુષ્ય દેહ કરીને બધું જે કંઈ ક્રિયા કરતા હોય, માનુષિક ક્રિયા કરતા હોય, તેમાં બધાને ઘણાને મનુષ્ય ભાવ રહ્યા કરે. આ કેમ ખાય છે, કેમ જુએ છે, આમ તેમ બધું. જો આંબા શેઠ ગઢાડીની હતા, એ કેટલા વર્ષોથી સવારના 3 વાગે ઉઠીને પૂજા કરીને મહારાજને દાંતણ આપવા આવે. ઇલાયચીમાં આખી રાત ઇલાયચીની કોથળીમાં બોરી રાખે અને એ દાંતણ મહારાજને કરે વર્ષોથી. પણ એકવાર મહારાજ અધિબા હતા, અધિબાને સંકલ્પ હતો, એમનો સંકલ્પ પૂરો કરવા માટે મહારાજ એમના ખભામાં હાથ મૂકીને ઉતરી ગયા. પાછળ જોયું પણ નથી કોણ છે શું છે, પણ ખભામાં હાથ મૂકીને ઉતરી ગયા. પણ આંબા શેઠ જોઈ ગયા, ભાઈ જુવાન, મહારાજ જુવાન, કંઈ ગડબડ લાગે છે એટલે, અને આવતા બંધ થઈ ગયા આટલા વર્ષો છે. તો મહારાજે કહ્યું, મુક્તાન સાંઈ આંબો સુકાઈ ગયો કે કેમ તપાસ કરો.

બધી તપાસ કરી, એવી બધી જ્ઞાન મુક્તાન સ્વાઈ કર્યું, ત્યારે ઠેકાણે લાઈનમાં આવી ગયા. તેમ તે પુરુષને પણ ક્યાંય આશક્તિ રહે જ નહીં, અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજાવું પણ આવતું. હવે મહારાજ સામે બેઠા છે, એમને જોયા છે પણ તમે સમજાવવામાં આવતું નથી કે આ શું ચાલે છે બધું. અને જ્યારે વાર્તા સમજાવવામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવથી જીત્યા પ્રયાસ થશે નહીં, સહેજે જીતાવી દેશે. હવે આ વિષય જીતા કેટલા કઠણ છે, એને લીધે અનંત અનંત જન્મ આપણે લીધા છે આ વિષયને લીધે. પણ બાળકે આ જે સ્વરૂપ ઓળખાવશે ખરેખર જેવું છે એવું, તો તમે આ પંચે જીતે આમાં સહેજે પ્રયાસ નહીં પડે, સહેજે જીતાવી દેશે. એવું સચોટ જ્ઞાન છે. એટલે આપણે આ સુધી પહોંચવાનું છે ભગવાનની મૂર્તિ, અને એમાં એવી રીતે વૃત્તિ જોડાઈએ એમ મહિમા મહિમા ભગવાનને સમજાશે તો જ આ બધું બનશે. અને જે એક રસ તે જ છે તેને આત્મા કહીએ. હવે આ ઇલેક્ટ્રિસિટી હોય ગમે હોય એક સરખું હોય પણ તોય આમાં અંદર ખાંચ ખૂંચ બધો હોય, પણ આ મારે એક રસ્તે જ આત્મા એક સરખું એક કોઈ જગ્યાએ ખાંચ ખૂંચ ન બનાય. અને તે જે એક રસ્તે જ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ. અક્ષરધામમાં ભગવાન બિરાજમાન છે શ્રીજી મહારાજ. એટલે આ બધા જે તમે નિર્લેપ રહી શકો એનું કારણ આ છે. આવું જ્ઞાન થાય અને આવી સ્થિતિ થાય તો પછી આપણે મહારાજ જો આપણે કહીએ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ, આ જ છે, બીજું કાંઈ નથી. હું અક્ષર છું એટલે અક્ષરરૂપ કાંઈ બોલવામાં નહીં. અત્યારે તો આપણે બોલીએ છીએ એ પણ સારું છે, પણ એવી સ્થિતિ થઈ જાય આત્મા છીએ, અક્ષર છીએ, અક્ષરધામ છીએ, એ બધી એવી સ્થિતિ થઈ જાય પછી ભગવાન તો પછી ક્યાં જવાના છે. ભગવાન અક્ષરધામમાં જ ભગવાન બિરાજમાન છે તો પછી ભગવાન ક્યાં જવાના છે, એ આપણી ભેગા જ રહેવાના છે. અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ, આત્માનું તત્વ કહીએ, આત્મા છે તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. આત્માનું તત્વ જે મહારાજની વાત કરી પરમાત્મા, એનું સાર છે એ આત્મા છે. તે જ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે કહીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિશે પ્રગટ થાય છે. તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે. ટૂ મૂર્તિ આ જો આંબા શેઠ ગોથા ખાઈ ગયા, કેટલા ગોથા ખાઈ ગયા જીવવા લાડુબા, કેટલા દિવ્ય મુક્તો છે. પણ એકવાર મહારાજ એમની ગોદડી સરકતી હતી, ભલે ઠંડી હોય એને લીધે ગરમાવા માટે સગડી રાખી હતી, એક ખૂણો સરી ગયો તો શ્રીજી મહારાજે કહ્યું કે અલ આ બ્રહ્મચારી જોજો કંઈ સરગે છે કંઈ. તો જીવન લાડુવાલા મહારાજને ક્યાં પડી છે ને કોની ગોદડી સરગે છે ને આ છે, કોઈ જો મનુષ્યભાવ આવી ગયો. આટલું બધું મુક્ત હતા પણ તમે મનુષ્યભાવ આવી ગયા. એટલે આપણે તો ભારોભાર મુક્ત
મનભાવ રહે છે જ, એટલે આ ખોટ ટાળવાની છે. દીવભાવ ભગવાનમાં, સંતોમાં દીવભાવ રહે, મારા સ્વામીમાં દીવભાવ રહે અને સત્પુરુષમાં દીવભાવ રહે, એ જ હવે એ ખોટ ટાળવાની છે. અખંડ દીવભાવ રહે, તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે તો પણ મનુષ્ય જેવા નથી, ને અક્ષરધામના પતિ છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, જે ન તદ ભાષયતે સૂર્યોના શશંકોના પાવક યદ ગત્વાના નિવર્તન્તે તદ્ધામ પરમ મમ. માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા તો પણ અક્ષરાતીત કેવલ મૂર્તિ જ છે, એ ભગવાનની વાત જ. અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે તે ધ્યાનના કરનારાયણ વિશે એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામ છે, કૈવલ્ય સ્વરૂપે ભાસે છે. અને ધ્યાનના કરનારાયણ જે જીવ કરનારો જે જીવ તે માયાને તરે છે અને પરમપદને પામે છે. અહીંયા જ આ જે મહારાજ શ્રીજીમાં જ પ્રગટ હતા, સ્વામી ગુણાધ્યાન સ્વામી અને ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં યોગી આપા પ્રમુખ સાહેબ, એ બધાને દિવ્ય જોતા હતા જે સ્થિતિ પામેલા. એ મનુષ્ય જેવા દેખાય છે મનુષ્ય બધું, પણ મનુષ્ય નથી એ. આમ આજે આવી સ્થિતિવાળા એ અમને એવો ખ્યાલ આવે, અને અખંડ એ મારા શ્રીજીમાં ધામમાં છે અને આ સ્વરૂપ છે અહીંયા, એ બે એક જ છે. દેશ માટે ફેર નથી, એ રીતે આપણે બધું જ્ઞાન યોગી આપણે પણ વાત કરેલી છે. અહીંયા છે જે મૂર્તિ છે અને ધામમાં મૂર્તિ છે, બે એક જ છે. એટલે આ બધું સમજાયું નથી, વ્યક્તિ વિશ્લેષણ કરવું પડે ત્યારે દેખાય ને ખ્યાલ આવે. અને ધ્યાનના કરનારા જે જીવ તે માયાને તરે છે અને પરમપદને પામે છે. માટે ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે છે, મનુષ્ય દેહ ધારણ કરે છે, પણ એમાં એ ગુનો શું કર્યો? આપણે લઈ મંડ્યા છીએ, એ કેટલી બધી કૃપા કરી, નહીં તો આ સ્વરૂપો આપણે. અને સ્વરૂપ મારા ગુણા જ કેમ છે કે જન્મ પહેલાં શાદી ક્યાંથી? એટલે આ પણ આ શાસ્ત્રોમાં આ વાત આવેલી નથી. આજે મહારાજે વાત કરે છે, શાસ્ત્રથી પર છે. પણ એટલે એવી ભગવાનની મૂર્તિ એ કેવળ કૃપા કરીને માં જ મનુષ્ય દેહ ધારણ કરે છે, કેવળ કૃપા કરીને. અને એમાં આપણે આવો ગુણ લઈએ છીએ, મનુષ્ય ભાવ પરઠીએ છીએ, તો પછી ભગવાન કરવું શું એ પ્રશ્ન છે. તે ભગવાનના વસ્ત્ર અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનારા સેવક તથા ખાન પાનાદિક જે જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. હવે આ બધું નિર્ગુણ છે તો ભગવાન નિર્ગુણ ના હોય એ વાત કહે. મનુષ્ય દેહ ધરે, ઉપર તો બધા માને છે, આપણે મહારાજના શ્લોકોને બધું કરીએ છીએ, દીવ ભાવ હોય એમાં મનુષ્ય ભાવ આવે જ નહીં. મનુષ્ય ભાવના શ્લોકો કંઈ લખાયા જ નથી, એને ખાલી દીવ ભાવનો. તો એ રીતે એમાં તો બધું રહે, પણ મનુષ્ય દેહ ધારણ કરે એમાં બધી ગડબડ થાય છે.
એવી રીતે જેણે ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે જ પંચ ક્યાંય પ્રીતિ રહેતી નથી, એ તે સ્વતંત્ર થાય છે. એને ક્યાંય પ્રીતિ રહે નહીં. મહારાજની જેમ જ કાળ કર્મમાંથી પર ખરેખર આપણે અત્યારે બોલીએ છીએ, પણ એ વાસ્તવિકમાં છે. કંઈ કાળ કર્મમાં બધા સત્તાથી પર હોય ને, અને મહારાજ જેમ સ્વતંત્ર છે બધી રીતે, એ રીતે મુક્ત પણ સ્વતંત્ર થાય છે. સદાન સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થઈ તેને સાધન સર્વે થઈ રહ્યા, બાકી કાંઈ કરવું રહ્યું નથી. જો પહેલા પ્રકરણની 123મી વાત, ભગવાન સ્વરૂપની નિષ્ઠા થઈ તેને સાધન સર્વે થઈ રહ્યા, બાકી કાંઈ કરવું રહ્યું નથી. જે નિષ્ઠાનો જ ખેલ છે બધી આ સત્સંગમાં. નિષ્ઠા વગર તો કાંઈ મેળ પડે નહીં, રખડી પડે. નિષ્ઠા વગર અને બીજા નિષ્ઠા થઈ, મારા સ્વામી સિવાય બીજા નિષ્ઠા થઈ તો પણ બહુ ઉપજે નહીં. બરાબર છે, પણ મારા સ્વામી નિષ્ઠા થઈ તો સર્વોપરી કામ થઈ ગયું, એનાથી ઉપર કોઈ વાત ના રહે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે આ લોકમાં ડાયો તો કોઈ પ્રભુ ભજતો નથી, ને જે ગાંડો થાય તે ભજે છે. લાવ એક કે લાવ, બધા ડાયો હોય એ પ્રભુ ભજતા નથી. ડાયો એટલે ભગવાન સિવાય બીજું કાંઈ જોઈએ નહીં. એ દાનત, એવી દાનત હોય એને ડાયો ગણે. ભગવાન સિવાય બીજામાં કંઈ માલ નથી. એક ભગવાનમાં એવી રીતે જે મનમાં હોય વસ્તી એને ડાયો ગણે. આ લોકમાં ડાયો તો કોઈ પ્રભુ ભસતો નથી. અને પછી દોઢ ડાપણમાં બધું ભગવાન ની અવગણના કરે. ભગવાનને પણ આપણા જેવા સામાન્ય માને, કે ભગવાન, પણ દાન તો એવી કે આ ભગવાન છે, આ યોગીઓ આપા છે, આ પ્રમુખ સ્વામી મહારાજ છે, આ શાસ્ત્રી મહારાજ છે, આપણે શું ફેર. એટલે બહુ ભેગા રહે ને ત્યારે ગણતી ના રહે, મહિમા ઓછો થઈ જાય. સહેજે સહેજે મહિમા ઓછો થઈ જાય, ડાઉન થાય, ધીમે ધીમે થાય. લાંબે ગારે ના થાય, અરે લાંબે ગારે થાય પણ ધીમે ધીમે થાય. અને ખબર ના પડે, તમને ખબર ના પડે, અને મહિમા ઓછો થતો જાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે બાજરો ખાઓ ને પ્રભુ ભજવા, બીજું કાંઈ કરવું નથી. ને રોટલા તો ભગવાનને દેવા છે, સાધુને દેવા છે, તે દેશે દેશે ને દેશે. જો આપણે ભગવાનનો આશરો હોય, ભગવાનની આજ્ઞા, તો ભગવાન તો બીજું મોટર ગાડીને બંગલા ના આપે, પણ રોટલું તો આપે જ, જે જેની જરૂર છે. બીજો અબજપતિ હોય તો સોનાની કડી ખાતો નથી, એ તો કડી આ છાશની જ કડી હોય. અને હીરાના કટકા કરીને વઘારીને
શાક બનાવે એવું નથી હોતું, એ તો જે હોય. એટલે આખી દુનિયામાં બધાને જે પદાર્થ સારામાં સારા હોય તો એ સામાન્ય માણસ મેળવી શકે છે, એવું કાંઈ નથી. જો ચા હોય, ચા ગમે એટલી સરસ ચા હોય તો કેટલા રૂપિયાની છે, કેટલી ચાની એ હોટલમાં એની હોટલનું નામથી કિંમત વધે. બાકી ચામાં તો જે છે એ જ છે. એટલે એટલે આ બધી બધા પદાર્થ છે તે બધા મેળવી શકે છે. ધનવાનમાં ધનવાન હોય, ગરીબમાં ગરીબ હોય તો એ પદાર્થ મેળવી શકે છે. તો એટલે એની બાજરો ખાવો ને પ્રભુ ભજવા, એ મુદ્દો તો આ છે. પેટમાં નાખવું, પેટ્રોલ પૂરવું, એટલું જ બધું છે. તે તો બધું મારા જે ભગવાનનો આશરો હોય એને તો આટલું તો મળે જ. બીજું બીજામાં બંધન થાય એટલે ના આપે, નહીં તો એ આપે. જેમાં તમને બંધન ના થાય એ બધું આપે. પણ મૂળ તો આટલું જ છે કે પેટ્રોલ પૂરું એને, અને જે ભગવાનનો ભક્તો હોય એને તો એવી જ વૃત્તિ રહે, પેટ્રોલ પૂરવું, કંઈ નાખવું. જો ગુણાતીતાન સ્વામી હતા તો રોજ બાજરાનો રોટલો જમતા, પણ લાડુ આવે તો એ જમે, એ પણ એમાં સ્વાદ નહીં, લાડુનો સ્વાદ નહીં. પણ એ બધું ગમે એમ પેટ્રોલ નાખવું એવું બધું. એટલે ભગવાનના ભક્તને એવી દાનત હોય, એટલે એને કોઈ તાલમેલ ના હોય એને. એટલે આ બાજરાના રોટલાથી બધું થઈ રહે. બાજરો ખાવ પ્રભુ ભજવા, બીજું કાંઈ કરવું નથી. બીજું બધા બધું ડોળ છે દેખાય. આ લોકમાં બધું આ લોકની રીતે લોકોએ જ મોટું જાજું વાલું કરી મૂક્યું છે. બાકી તો ખરી રીતે તો જોવા જઈએ તો આ આટલા મચ માલ છે. બસ બાજરો ખાવ પ્રભુ ભજવા, બીજું કાંઈ કરવું નથી. ભજન જ કરવાની વાત છે. અને બીજું બધું છે એ ડોળ છે, બધું ઉપજાવેલું છે. મનુષ્ય માત્ર એ બધું એમાં માલ માન્યો છે, અને એમાં માલ મનાવે છે, બીજાને મનાવે છે, અને બધાને હિનોરે ચડાવે છે. એટલે જે જો તાત્વિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આટલું જ છે, પેટ્રોલ પૂરવું, અને બીજું કાંઈ કરવાની જરૂર છે જ નહીં. આ તો બધું કેટલું બધું કર્યું છે, કેટલું બધું દુનિયામાં જોવા જઈએ તો જાત જાતનું બધું, પણ એ કાંઈ કામનું નથી. જોવા જોવા જઈએ તો કાંઈ ખરેખર કાંઈ કામનું નથી. હાલ બાજરો ખાવા પ્રભુ ભજવા, બીજું કાંઈ કરવું નથી. ને રોટલા તો ભગવાને દેવા છે, ને સાધુને દેવા છે, તે દેશે. જે જેટલું જરૂરનું છે, અત્યંત જરૂરનું છે, એ ભગવાન તો આપવાના છે. ભગવાનનો આશરો છે એટલે એટલું તો કરશે જ ભગવાન. બીજું મોટર બંગલા નહીં આપે, કેમ કે એ બંધનકારી છે. પણ જેટલું જરૂરનું છે એટલું તો આપશે જ. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, ધર્મશાળાના કામમાં માણસે બહુ દાખલો કર્યો તે અમે રાજી થયા. ધર્મશાળા બધું ધર્મશાળા બંધાતી હતી એટલે
આ મંદિરો બંધાય, આ કામકાજ, મંદિરનું કામકાજ, બધા મકાનો બંધાય, એ તો એટલે એ તો અમે બહુ રાજી થયા. ધર્મશાળાના કામમાં માણસે બહુ દાખલો કર્યો તે અમે રાજી થયા, બહુ રાજી નહીં, અમે રાજી થયા. તે ભગવાન રાજી થઈ રહ્યા એટલે અમે રાજી થયા. એટલે ભગવાનને સંબંધ છે, સ્વામીને મહારાજ, બ્રહ્મને પ્રભુ, ગાઢ સંબંધ છે. એટલે જે સ્વામી જેટલું કર્યું અને જેમાં રાજી થાય એટલા ભગવાન પણ રાજી થઈ જાય છે. ને આવા સાધુનું દર્શન તો પંચ મહાપાપને પણ બારી નાખી એવું છે, પણ એવો મહિમા નથી. ને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે. જો મહિમાની વાત, પદાર્થ એ છે, તત્વ એ છે, બધું જ એ છે, પણ મહિમાની ખામી છે. મહિમા જેટલો મહિમા સમજાય એટલો આનંદ આવે, આનંદનો ફુવારો છૂટે. મહિમા નથી. જો આપણે પણ પહેલાં યોગીઓ પણ પ્રમુખ સ્વામી મહારાજના જોગમાં આવ્યા તો સામાન્ય મહિમા હતા, પણ પછી જેમ જેમ એમના ઊંડા ઉતરતા ગયા, એમના ગુણો, એમના મહિમા વિશેષ જણાતું જાય, એમાં આપણને આનંદ થતો હોય છે. પણ એ મહિમા છે અમુક સુધી પહોંચે ને પછી અટકી જાય છે. ચાલુ રહે, મહિમા વધતો ને વધતો રહે એવું નથી થતું. અમુક સ્ટેજ આવે અને ત્યાં આપણે મહિમા ઠપ થઈ જાય અને પછી એમાં એ લેવલ ઉપર આપણે ચાલ્યા જઈએ. તો એટલે ખરેખર સુખ આવવું જોઈએ એ નથી આવતું. આવા સાધુનું દર્શન તો પંચ મહાપાપને બારી નાખ્યું છે, પણ એવો મહિમા નથી. એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે. જો આ સ્વામી ગુણાદિત્યાનંદ સ્વામી કહે છે, આ સામાન્ય સાધુ નથી કહેતા. જે જેને સાક્ષાત્કાર છે એવા સાધુ કહે છે કે જે એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે. ખરેખર તમે એ લાયે જ છો, ફર્યા નથી, અને તમે જ્યાં હોય બેઠા, પણ જો મહિમા સમજાય તો ફેર પડી જાય. આપણે એના એ આપણે ઘર એને એ આપણે જ્યાં રહેવાસ બધું એનું એ છે, પણ મહિમા સમજાય એ ફેર પડી જાય, ઘણો ફેર પડી જાય. અને આ તે કાંઈ વાતો છે, આ તો અક્ષરધામની વાતો છે, પણ સાંખેના કસર રહી જાય છે. ને સાંખેવાળાને તો આ લોક સર્વે નરક જેવું લાગે છે, પણ ક્યાંય માલ મનાય નહીં. ને આ કારખાનું તો સર્વે ધૂળનું છે, માટે તેમાં માલ માનવો નહીં. આ કારખાનું આ બધું જે આપણે દિવ્ય કહીએ છીએ, દિવ્ય છે, ભગવાન સૌને પામે, પણ તોય મારે કે એમાં માલ માનવો નહીં. ભગવાનમાં માલ માનવો, ભગવાન સાથે જોડાણ કરવું, ભગવાન સંબંધી બધું જે હોય એમાં જોડાવું. આ તો અક્ષરધામની વાતો છે, પણ સાંખેના કસર રહી જાય છે. સાંખેના એટલે સાંખેનો એક વિભાગ જુદો છે, જેમાં બધું નાશવંત જોવાની છે. બધું દેખાય, સાચું દેખાય, સારું મનાય, તોય નાશવંત છે. એવી એવું જ્ઞાન, એવી સમજણ હોય એ સાંખ્ય કહેવાય. ને સાંખ્ય તો આ લોક સર્વે નરક જેવું લાગે છે. સાંખ્ય જે સર્વે નરક જેવું લાગે છે. એકાંતિકના મતે પણ અનંતકોટી બ્રહ્માંડનું જે વિશેષ સુખ છે તે વિષ્ટા,
તેની વિષ્ઠા ને તેની વિષ્ઠા એ બધું હોય. એટલે ખરેખર જ્ઞાની હોય ને તો બધું આ કાંઈ માલ મને નહીં, ચીતરી ચડે એવી છે. ને આ કારખાનું તો સર ધૂળનું છે, માટે તમે માલ માનવો નહીં. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ભગવાનમાં અને સાધુમાં હિત રહેશે તો તેના ઉપર સૌ હિત કરશે. હા, આપણે જાણી રાખવું, આ સમજી લેવું, ધળ કરવું, કેમ કે ભગવાન સાધુ સાથે હિત રહેશે તો બધાને હિત રહેશે, બધાને. ભગવાનમાં ને સાધુમાં હિત રહેશે તો તેના ઉપર સૌ હિત કરશે, એથી પ્રતિકૂળ રહેશે તેને તો સૌ પ્રતિકૂળ થશે. અરે ભગવાન સાધુ એમાં હિત રહેશે તો કદાચ દ્રોહ કરનારો હોય સાધુનો, પણ તોય એની એ સૌરું પડશે, કેમકે ભગવાન સાધુ સામે છે. પણ જે પ્રતિકૂળ રહેશે સાવ ઊંધું બાફે, ઊંધું ઊંધું કરે બધું, તો સ્વામી કરે તો એને બધા એને પ્રતિકૂળ રહેશે. એ વાત સમજી રાખવી, એમાં કાંઈ સંશય નથી. એ વાત સમજી રાખવી, એમાં કાંઈ સંશય નથી. એટલે ટૂંકમાં ભગવાન સાધુમાં હિત રાખવું. એ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અને વરી એમ વાત કરી છે, માન, ઈર્ષા અને ક્રોધ એ ત્રણ દોષ તે કામ કરતા પણ અતિશય ભૂંડા છે. માન, ઈર્ષા અને ક્રોધ આપણામાં છે ભરપૂર. તો કઈ વ્યવસ્થા કરવી પડશે. મોક્ષનો માર્ગ છે વળી પાન ગલ્લા એવી વાત નથી. મોક્ષનું માર્ગ તેને પ્રમાણે એ દાખલો કરવો પડે. તો જો મહારાજે કહ્યું પહેલાં તપાસ તો કરો મારામાં છે કે નહીં, બીજામાં જ દ્વેજો કરે છે, આમાં છે આપણા છે, એ માની છે આ ક્રોધી છે. પણ તું ખબર પડે કે કેવા છે, તો આ અંતરદૃષ્ટિ છે, વચનામત છે ને, અંતરદૃષ્ટિ પોતાની જાતને અને અંતરદૃષ્ટિ કરીને આ બધો મળ કચરો કાઢવાનો છે. એ સંગ્રહી રાખીએ તો કામ ના થાય. તો અનંત જન્મથી સંગ્રહેલો છે, આ જન્મે કાઢવાનો છે. અને ભગવાન સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે એટલે જો થોડીક અંતરદૃષ્ટિ હોય બધું કેટલું બધું કામ થઈ જાય એવું છે. પણ આપણે બિંદાસની જેમ ફરે રાખે, આતા હૈ રહેતા હૈ ચલતા હૈ, જરાય દાખલો કરો નહીં. થોડોક દાખલો કરે, અંતરદૃષ્ટિ કરે, બધું જથ્થો જથ્થો નીકળે. અને વરી એમ વાત કરી છે, માન, ઈર્ષા અને ક્રોધ એ ત્રણ દોષ તે કામ કરતા પણ અતિશય ભૂંડા છે. કેમ જે કામી ઉપર તો સંદયા કરે પણ માની ઉપર ન કરે. માન એનો પોતાનો તોર હોય, એ ભગવાનને નમે નહીં તો કામ ક્યાંથી થાય. નમે સૌને ગમે,
કે નમવું જોઈએ. આ સત્સંગમાં નમવાની ટેવ પડી રહી, નમવાની તો બહુ મોટું કામ થાય. અને અટંટ રહીએ ઉડી જાય, ક્યાંય ને છપ્પનના શું સત્તરના ભાવમાં ઉડી જાય, ખપી જાય. આ સત્સંગમાં દીનાધીન રહેવું, ગરજું રહેવું અને ખપ રાખવું. માન, ઈર્ષાને, ક્રોધ એ ત્રણ દોષ તે કામ કરતા પણ અતિશય ભૂંડા છે. કેમ જે કામી પર તો સંદયા કરે, એ બચારો દીનાધીન થઈને સંતની આગળ રહે, એને દયા કરે સહેજે, પણ માની પર ના કરે. માની તો પોતાનો સંપ્રદાય ચલાવે એવો છે, અલગ નોખો કામ કરે, એટલે એની સાથે ભગવાનને ફાવે નહીં. સંત આપણને ના ફાવે તો ભગવાનને ક્યાંથી ફાવે? માની હોય એની સાથે જોજો તમે, રહેજો તો થાકી જશો. માની હોય ને થાકી જશો તમે. કેટલું સાચવું, કેટલું કરવું, આ બધું રહે. કેમ જે કામી પર સંદયા કરે પણ માની પર ના કરે. અને માનમાંથી ઈર્ષા અને ક્રોધ ઉપજે છે. માન એના દીકરા દીકરી ના, છોકરા છોકરી, દીકરા દીકરી ના કહેવાય. દીકરા દીકરી તો બહુ કિંમતી વસ્તુ. છોકરા છોકરી કહેવાય. માનમાંથી છોકરો જન્મે તે ક્રોધ અને ઈર્ષા. ઈર્ષા એ છોકરી, આ બે નીકળે માનમાંથી. તમારે માન હોય તો આ બે ગેરંટી નીકળે, ગેરંટી હોય એમાં છૂટકો જ નહીં. તમને ખબર ના હોય ત્યાંય આવીને થપ્પડ મારી જતું રહે, જતું રહે. અને એ થપ્પડ એવી વાગે ને એવી વાગે, 10 જન્મ પત્તો ના પર. માનની થપ્પડ તો બહુ ભયંકર છે. માન, ઈર્ષા અને ક્રોધ એ ત્રણ દોષ તે કામ કરતા પણ અતિશય ભૂંડા છે. કેમ જે કામી પર તો સંદેહ કરે પણ માની પર ના કરે. ને માનમાંથી ઈર્ષા અને ક્રોધ ઉપજે છે, માટે માન મોટો દોષ છે. સુપ્રિન્ટેન્ડન્ટ બધા દોષો, બધા જેટલા બધા દોષો છે માન છે એ સર્વોપરી છે. અને માને કરીને સત્સંગમાંથી પડી જાય છે એવો કામે કંઈ નથી પડતો. માન તો જરાક વાયરો હડે ને હવે એટલો તો હલી જાય, એટલો હલી જાય, પડતા પડતા ગબડી પડે એવું થઈ જાય. એક વાયરો જરા આવે ને અપમાનનો, આમ એને દશા બેસી જાય. બધાને અનુભવ તો થશે, થયો હશે. એક જરાક માનનો વાયરો આવે, જરાક અપમાનનો, કેટલા હલી જઈએ છે આપણે. તો ક્યાં સત્સંગ કર્યો છે? ને માનમાંથી ઈર્ષા અને ક્રોધ ઉભી, માટે માન મોટો દોષ છે. અને માને કંઈ સત્સંગમાંથી પડી જાય છે એવો કામે કંઈ નથી પડતો. કેમ જે આપણા સત્સંગમાં ગ્રસ્ત થઈ વખત ઘણા છે, 99% ગ્રસ્ત બધા છે. અને માને કંઈ સત્સંગમાં પડી જાય એવો કામે કંઈ. કેમ જે આપણા સત્સંગમાં ગ્રસ્ત થઈ વખત ઘણા છે તે સત્સંગમાં પડ્યા છે, બિચારા પડ્યા છે. સત્સંગ છોડીને જતા નથી, પડ્યા રહે. એને કંઈ સૂઝ પડે નહીં, કંઈ એને પડ્યા રહે.
પણ સત્સંગ છોડતા નથી. સત્સંગમાં પડ્યા માટે માન, ઈર્ષા અને ક્રોધ એ ત્રણ ઉપર અમારે અતિશય અભાવ રહે છે. ભગવાનને અભાવ રહે છે તો પછી કરું છું, પણ એવી રીતે એને એ ઘડાયો છે તો ભગવાનની કૃપા થઈ બહુ મુશ્કેલ છે. અને અમારા માટે માન, ઈર્ષા અને ક્રોધ એ ત્રણ ઉપર અમારે અતિશય અભાવ રહે છે. ભગવાનનો અભાવ રહે છે એટલે આપણે વિચાર કરવો પડે, ચલાવી ના લેવું, ચાલે છે તો ચાલે છે તો ચાલતું જ રહેશે બધું. અને અમારા જે વચન લખેલા હશે તેમાં પણ એમ જ હશે, તે વિચારને જુઓ તો જણાઈ આવશે. માટે ભગવાનનું મહાત્મા સમજીને માનને ટાળો. ભગવાન મહાત્મા સમજી ભગવાન કેવા છે, ક્યાં છે અને આપણે ક્યાં ગટરમાં પડ્યા, અને ભગવાન તો દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન છે અને સુખની મૂર્તિ છે, સુખ સુખ કરી આપે, અને આપણે કેટલો ભેદ પડે. એટલે માં ભગવાનનો મહિમા સમજીને માન ટાળવું. અને મારી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, ભગવાનનો નિશ્ચય તે કેને કહીએ. હવે નિશ્ચય આપણને, મને નિશ્ચય છે, મને નિશ્ચય છે, અને જુએ તો અંદર કેટલો સડો અને પોલ હોય નિશ્ચય તમારો. એટલે માસ કે એ નિશ્ચય કામમાં ન હોય, હું કહું એવી રીતે નિશ્ચય કર્યો. ભગવાનનો નિશ્ચય તો કેને કહીએ. તો જેમ આ સંસારમાં પ્રથમ બાળકપણામાંથી મા બાપ, વર્ણ, આશ્રમ, ના જાત, પશુ, મનુષ્ય, જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ અત્યારે ગીરે પદાર્થનો નિશ્ચય થયો છે તે શાસ્ત્રે કંઈ ન થયો. બધી વાત શાસ્ત્રમાં છે, શાસ્ત્ર બહાર કોઈ વાત નથી. પણ ભૂલાઈ ગઈ હોય અને પણ શાસ્ત્રમાંથી જ બધું આવે છે, ભૂલાઈ ગઈ અથવા બીજી રીતે રજૂ થાય, પણ વાત બધી શાસ્ત્રમાં જ છે. તે શાસ્ત્ર કંઈ થાય અને શાસ્ત્ર ના સાંભળ્યા હોય, શાસ્ત્રના આપણે ક્યાં શાસ્ત્ર સાંભળી ગયા છે. પણ મહારાજ કહે અને શાસ્ત્ર ના સાંભળ્યા હોય તો લોકમાં જે શબ્દ તે શાસ્ત્રથી જ પ્રવર્તતા છે. બધા લોકો હવે જે બધી વાતો કરીએ છીએ તે શાસ્ત્રમાંથી બધું આવેલું છે. એટલે મહારાજ તો આ વાત કરે પછી પલટો મારે છે. અને શાસ્ત્ર ના સાંભળ્યા તો લોકમાં જે શબ્દ તે શાસ્ત્રમાં જ પ્રવર્તે છે તેને કંઈક તેનો નિશ્ચય કર્યો છે. તેમ શાસ્ત્ર કયા જે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાર્થ, નિસ્નેહ ઇત્યાદિ સંતના લક્ષણ તેને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય. માટે એવા સંતના વચને કહીને ભગવાન નિશ્ચય કરો, તેના વચનમાં દ્રઢ વિશ્વાસ કરો તે નિશ્ચય કહીએ. પર યોગી અપા જિંજા મુકામ હતા, આફ્રિકા જિંજા, અને ઉપર અગાશીમાં અમે બધા ગયા હતા. ઓલો કળસ વિરી ચાલતી હતી. એક ભાઈ આવ્યા કે મને સ્વામીને કે યોગી અપાય કે મને તેને અભાવ હોય છે, તને મનુષ્યભાવ હોય છે, સખત મનુષ્યભાવ હોય છે, તો કેમ કરું? તો યોગી બાપાએ કહ્યું કે જો અમારે તો અમારે વાત કરી નિર્લોભ, નિર્લામ,
નિષ્ણય ઇત્યાદિ લક્ષણ સંજ્ઞા કહે એ અમે રહીએ છીએ, બીજું અમે કાંઈ જાણતા નથી. એને એવું હતું મનમાં કે પરચા આપે ને આ આપે ને એને કંઈ નિશ્ચય કરે. તો મહારાજે શ્રીજી માં જે વાત કરી કે સંતમાં બધું જોવાનું ના હોય, બધું એના લક્ષણ જોવાના હોય, નિર્માણી નિષ્ણાની એ લક્ષણ, અને એ લક્ષણે કહીને એમાં જોડાવાનું છે, ભગવાનની આજ્ઞા છે. અને બીજી રીતે આપણે જોડાઈએ, નિશ્ચય કરીએ, મહારાજના વખતમાં બધી લાઈન લાગી હતી દર્શનની, અને એક હરિભક્તને સંકલ્પ થયો કે મહારાજ પોતાની ડૂંટી ઉપર મને રૂપિયો મૂકવા દે તો હું ભગવાન બનું. હવે આ કઈ લક્ષણ છે? પણ ભગવાન કેટલા દયાળુ કે આવ્યો તો મહારાજ સુઈ ગયા, અને મારે કે બોલો રૂપિયો ડૂંટી ઉપર મૂકશ, પણ ભગવાન ના કહે. એવું કંઈ બંધાયેલા નથી ભગવાન. તમે નિયમન કરો એ ભગવાન, તો તમે ભગવાન ના કહેવાય. એટલે એવું શાસ્ત્ર પ્રમાણે હોય બરાબર. શાસ્ત્ર લખ્યું છે કે આવા સંત સખી નિશ્ચય કરો જેને આમાં બધા લક્ષણ હોય, અને બીજું કાંઈ. તો યોગી અપાય તે વખતે કહું કે અમે આ રીતે મહારાજની આજ્ઞા અપાઈએ છીએ, અને બીજું પ્રચાર છે અમને કાંઈ આવડે નહીં. તેમ શાસ્ત્રે કયા છે? નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિર્સ્વાર્થ, નિર્સ્નેહ ઇત્યાદિ સંતના લક્ષણ તેને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ભગવાને સાક્ષાત સંબંધ હોય. ક્યાં ગમે ત્યાં દેખાય એવું કાંઈ નથી, ભોજાસનમાં કે વર્તકાલમાં કે આ લક્ષણ એવા હોવા જોઈએ. બસ પછી એને અને ભગવાનને સાક્ષાત સંબંધ હોય. તેને ભગવાન સાક્ષાત સંબંધ હોય માટે એવા સંતના વચને કહીને, એવા સંતના વચને જેમાં હોય ઠોલો ઠોલો હોય, હવે એમાં શું નીકળે? બધું ભરેલો હોય નક્કર, તો આ નક્કર ભરેલો હોય આવી રીતે કે જે ભગવાન સંબંધ હોય એ ભરેલો કહેવાય, અને બીજા ખાલી કહેવાય. ખાલી વાતો કરે આ કરે એમાં કાંઈ ના ભરે. ત્યારે તમે વાતો કરો, પીઝાની વાત કરો, તમે જોયું ના હોય પીઝા, અને પહેલી વાર વર્ણન કરે કેટલું, એક કરોડ શબ્દો વાપરે પણ તોય તમને સંતોષ ના થાય, પીઝાનો સ્વાદ આવે. પણ એ કટકી મૂકી તરત ધડાકો થાય. તો જે મહારાજ કે એવા સંત હોય એને ભગવાનને સાક્ષાત સંબંધ હોય એ કામ કરે બીજા બધા વાતો. એટલે આપણે બધા જો આપણે છે ને આપણી વાત જુદી છે. આપણે તો શાસ્ત્રીમાં યોગી અપા પ્રમુખ સાહેબ મહારાજના કહેલા શબ્દો વાપરીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ, એ કામ કરે, જબરજસ્ત કામ કરે. અને એ જે સત્સંગ આપણે વધ્યો છે, પણ ખાલી ખાલી શાસ્ત્રની વાતો બધી કરે એ કાંઈ મન ના હોય. એવા સંતના વચને કહીને ભગવાન નિશ્ચય કરવો અને તેના વચનમાં દૃઢ વિશ્વાસ તેને નિશ્ચય કહીએ. સંતના વચનમાં દૃઢ વિશ્વાસ હોય એ વચન સંતો કે સંત પરમ એકાદ એ વચન કે વિશ્વાસ ના હોય તો
શંકા કરે રાખે, કામ ના થાય, કામ ના થાય બિલકુલ. તો આ બધી કલમો બલતી આવે અને એ રીતે નિશ્ચય હોય ભગવાન, તો એના આવા સદના વચને અને વિશ્વાસ એમાં રાખીને જે કામ કરે નિશ્ચય કહેવાય. સહજાનંદ સ્વામી મહારાજ.

સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતાન સ્વામી કહ્યું કે જ્ઞાન શીખે ને સેવા કરે એ વધતા જાય છે. એકલી સેવા કરે ને એકલું જ્ઞાન શીખે એ વધે નહીં, ઘટે નહીં, અને બેમાંથી એક કે ના કરે એ ઘટી જાય. એટલે બેની જરૂર છે, આ સેવા તમે કરીએ અને જ્ઞાન. તો જ્ઞાન આ વાંચનથી, સત્સંગ પરીક્ષાથી, એમાં બધાથી થાય. અને એ જો હમણાં પ્રમુખ સાહેબ મહારાજે વાત કરી કે એમાં કંઈ 24 કલાક નથી જતા આ વાંચનમાં, અમે એટલો સમય તો કાઢી શકીએ. બીજા બધામાં ફેલ તેલમાં તો ઘણો ટાઈમ જાય છે, પણ એનો વાંધો નહીં. અને આ વાંચન કરવામાં બધું મનમાં ફિટ થયું ના હોય એટલે એવું થાય. પણ જો આપણે મોક્ષ પ્રાપ્તિ કરવી છે અને બાપાને રાજી કરવા છે તો આ જ્ઞાન શીખવું પણ, એમાં બધા બહુ કાચા છે. અત્યારે જો તમને આવીને કે કોઈ 5 મિનિટ વાત કરો પ્રમુખ સાહેબ મહારાજ ઉપર, ના, સેવા બધી કરે, સેવા ધામધૂમથી બધી કરે અને સારું છે, સેવા એ કરવાની છે. પણ તમને કોઈ પૂછે કંઈ ત્યાં સંપ્રદાયનું શું કેમ ચાલે બધું, એમાં આપણે ફસકી જઈએ. અને બીજા બધા તો આપણે જઈએ, બીજા બધા જ્ઞાનમાં એના તૈયાર હોય. એટલે સેવાને આ વાંચન એ બહુ જરૂર નથી. વાંચન બહુ ટાઈમ લાગતો નથી, પણ મન આપણે દઈએ તો થાય, નહીં તો રહી જાય. અને આપણે મનમાં હોય કે મને નહીં ફાવે, નહીં ફાવે, નહીં, તો ના જ ફાવે, આખી જિંદગી જતી રહે ના ફાવે. પણ જે ઓલા કહે છે કે એક વાર બે વાર ટ્રાય કરે ના ફાવે, 3 વાર ટ્રાય કરે ના ફાવે, 4થી વાર ટ્રાય કરે ના ફાવે, 5 વાર ના ફાવે, 6ઠી વાર ફાઈ જાય, પછી મંડવું પડે. અને પછી તો એવો રસ લાગે ને પછી. અને જ્ઞાનથી આપણી સ્થિરતા રહે. જ્ઞાન આ તમે સેવા કરો છો પણ કોઈ ધક્કો લાગે ને, નોકઆઉટ, તમને કોઈ ગધેડો કહે, સેવા કરતા, ગમે સેવા કરતા તમને ગધેડો કહે, લે તારે તું કર, હવે જતા રહીએ. પણ વાંચન જ્ઞાન હોય તો એમાંથી, જો કે અમારે જડ જ્ઞાન જોઈએ, પણ તો એ પાપા પગલી કરે એટલે એમાંથી જ્ઞાન થાય તો સ્થિરતા આવે. એટલે બેની જરૂર છે, આપણે સેવાની અને આ જ્ઞાન. અને અત્યારે તો વાંચનનું ચાલે છે, વાંચન એમાં બહુ કાચા છીએ આપણે, પરીક્ષા આપવા બહુ કાચા છે, સત્સંગ પરીક્ષા. હવે આમાં તમે મોટા મોટા વોલ્યુમ વાંચો છો, બધું કરે, અને આ તો એક 25-50 પાનાનું પરીક્ષા હોય. અને અમે ક્રમ બાય ક્રમ થોડું વધતું જાય, પણ તો એ તો કાંઈ ના કહેવાય. એક દિવસની સિટિંગમાં બધું વંચી જાય, બરાબર બરાબર મન લાગીને કરે તો. આપણે 15 દિવસ તો બહુ થઈ ગયું, 15 દિવસ સારી રીતે વાંચન કરીએ અને પછી પરીક્ષા આપીએ, પણ મનમાં નથી કે આ સર્ટિફિકેટ કોઈ કામનું નથી આપણે બહાર જગતમાં, એટલે આપણે કંઈ કરતા નથી. પણ સત્સંગ મહારાજ સ્વામી રાજી થાય છે, બહુ મોટી વાત છે. બીજાનો રાજીપો લેવો અને મહારાજ સ્વામીનો રાજીપો લેવો એ કેટલું બધું અંતર છે, કેટલું બધું. પણ આપણે લઈ અર્થ દ્રષ્ટિ હોય
તો બીજા બધા સર્ટિફિકેટ ભેગા કરીએ, 5-25, પણ આ સત્સંગ પરીક્ષાનું ના કરીએ, કેમ કે એની વેલ્યુ નથી, જગતમાં એની વેલ્યુ નથી. પણ મારા સ્વામી આગળ એની વેલ્યુ છે એટલે કરવું. અને કોઈ મોટી વાત નથી, એકવાર લગ્ન લાગે તો બધા કરે. જો આપણે તો સત્સંગ પરીક્ષા 80-80 વર્ષના, 90 વર્ષના આપતા હોય છે, એ બીજા લખાવે, એ બોલે લખે અને એ રીતે પરીક્ષા આપે. અને બધું જેને આપવી હોય, લગ્ન લાગી હોય, એ ગમે તે આપે. એટલે આપણે અને મહારાજ સ્વામી રાજીપો છે તો કેમ ના આપવો? બીજા બધામાં રાજીપો હોય, આપણે રાજીપો લઈએ તો પરીક્ષા આપીને રાજીપો લેવો એ કેમ ના કરે? જો અમે સાઉથ આફ્રિકા ગયા હતા, સાઉથ આફ્રિકા, તો ત્યાં પરીક્ષાનો હાર બનાવ્યો હતો, જે નાના નાના પરીક્ષાનો જે બુક્સ હોય નાની એનો હાર બનાવ્યો હતો. અને હાર પહેરાવે, પહેલી વાર જિંદગીમાં આપણે પરીક્ષાનો હાર, નહીં તો પરીક્ષા નામ જ ના લે, પરીક્ષા ધ્રુજ. અને આ લોકો તો હાર, પરીક્ષાનો હાર બને, પુસ્તકો જે બધા લાઈનમાં લીધા અને એનો હાર બને, તે કેટલો મહિમા હોય તો હાર બનાવે, નહીં તો એમને હાર ના બને. એટલે જો આપણે એક ઉપાડક કરો તો થઈ જાય. વર્ષમાં ખાલી બહુ 15 દિવસ, મહિનો જાય તો આગળ પરીક્ષા હોય, એ પેલી હા એ પરીક્ષા હોય મોટી, તો એમાં જરા વાંચવું પડે, એમાં જરા ધ્યાન આપવું. પણ આ નીચે પરિચય સુધી કોવિડ સુધી તો તમારે એકદમ આપી દેવા પરીક્ષા સહેલીથી, પણ મનમાં હોય તો થઈ શકે. એટલે આપણે મનમાં ધારું, મારા સ્વયં રાજી કરવા છે, બીજાને રાજી થાય કે ના થાય, મારા સ્વયં રાજી થશે. અને એ જ મોક્ષ આપવાના છે, એ જ કામ કરવાના છે. તો બીજા બધાને કોઈની પરવા, ચિંતા કર્યા વગર પરીક્ષા આપી આવે.

પ્રાપ્તિ તો ઘણી મોટી થઈ છે. તમે કલ્પના કરો, વર્ષો સુધી કલ્પના કરો તો એ પ્રાપ્તિ તમારા કોન્સેપ્ટમાં ના આવે, તમારા માન્યામાં ના આવે, એટલી મોટી પ્રાપ્તિ થઈ. પ્રાપ્તિ હવે આવી પ્રાપ્તિ થઈ છે અને આપણે શું કરીએ છીએ? હજામત. યોગી આપણે કહ્યું પ્રાપ્તિ મોટી થઈ છે તો વિઘ્ન આવવા દેવું, પણ આપણે બીજું બધું કચરો વીણા કરીએ છીએ. કચરો વીણા કરી

પ્રાપ્તિ પ્રતીતિ આવી જઈએ કે પ્રતીતિ આવે તો ભાવ ભાવ થઈ જાય. પ્રતીતિ અને પ્રાપ્તિ, પ્રાપ્તિ તો થઈ છે પણ આપણે કચરો વીણીએ છીએ. તમે કચરો એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સરા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, એ કચરો છે. એમાં એકેમાં બાલ છે અને આપણે ભેગું કરીએ છીએ, કચરો ભેગું કરીએ છીએ. પણ મુદ્દો આ છે, પ્રાપ્તિ સમજાય નથી. સમજવા માટે કેટલો દૂર દાખલો કરવો પડે અને સમજાઈ જાય તો ફટ એક સેકન્ડમાં તમે બધું કામ થઈ જાય. જો અબજો રૂપિયા હોય, અબજો રૂપિયા, અને આપણે કચરો વીણીએ આવ કાદો હોય, પણ જો સમજાઈ જાય કે અબજ રૂપિયા છે તો કેટલી મોટી વાત થઈ જાય. એટલે સાવ કચરામાં કચરો મારે જો એકે આ રાખવા જેવું નથી. આપણે કામ, ક્રોધ, લોભ એકે રાખવા જેવું નથી. બધું ત્યાગ કરીને ફેંકી દેવા જેવું છે, વારી જોડીને ફેંકી દેવા જેવું છે. અને રાખવાનું તો દાસ ભાવ, મહિમા અને બીજા ગુણો રાખવા જેવા છે. એ રાખીએ તો શ્રીજી મેક તો શ્રીજી મહારાજ પોતે રાજી થશે. પોતે અક્ષરધામમાંથી આવ્યા છે, એ જ આપવા છે. પ્રાપ્તિની વાત સમજાય અને તમે જો બાલમ બાલ થઈ જાય, પ્રતીતિ આવતી નથી. આપણે બધા બેઠા છીએ, બધું પ્રતીતિ આવતી જ નથી. એ આવે એક કામ થઈ જાય તો હવે બીજું કાંઈ ના સમજ પડે તો સત્પુરુષના ચીલે ચીલા જતા રહ્યા. એમની પાછળ પાછળ જઈએ એટલે એમની પાછળ પાછળ એટલે કે એમને જે રુચે છે, ગમે છે એ વાત કરવી. એટલે આપણે સીધા અક્ષરધામમાં બેસી જઈએ.

જેને પોતાના કામનો જેટલો મહિમા, જેટલું એનું ગૌરવ, એટલી શું માનવાનું. તો આપણું કામ એવું નથી. આપણે જે કામ કરીએ છીએ એ તો અત્યંત મોટું કાર્ય છે. કેટલું મોટું કાર્ય છે. ગુણાધીતાનંદ સ્વામી એક વાતમાં કહ્યું કે એક જીવને ભગવાનને માર્ગે ચડાવવો એમાં બ્રહ્માંડ ઉગારાનું પુણ્ય છે. અને સામી પાછી બીજી વાત કરી છે કે એક જીવને ભગવાનને માર્ગેથી પાડવો એમાં બ્રહ્માંડ ભાગ્યાનું પાપ છે. હવે એનો થોડોક વિચાર કરો. આ હમણાં ધરતીકંપ થયો. ધરતીકંપ એવી વસ્તુ છે કે એમાં કાંઈ આગળથી જણાવાતું નથી. વાવાઝોડામાં ખબર પડે, વરસાદમાં ખબર પડે, બીજા ઘણામાં પડે. ધરતીકંપમાં હજુ કંઈ વિજ્ઞાન એવું હાથમાં આવ્યું નથી કે ખબર પડે. પણ ધારો કે કદાચ એવું વિજ્ઞાન વિકાસને પામ્યું હોત, ભવિષ્યમાં પામશે પણ ખરું કદાચ, 5 મિનિટ પહેલાં જો ખબર પડી હોત ને તો કોઈ માણસ મરત તો નહીં. નુકસાન તો જે થવાનું તે થવાનું છે, પણ માણસ ન મરત. પણ ધારો કે આ ધરતીકંપ

થયો, પણ આખી દુનિયાના બધા માણસોને અસર કરે એવો ધરતીકંપ થવાનો હોય અને ખબર પડી જાય અને બધા બચી જાય, તો એ જેણે સંશોધન કર્યું હોય એ કેટલું મોટું કાર્ય કહેવાય. રેલ આવવાની હોય અથવા આવી હોય અને બધાને બચાવી લે, કેટલું મોટું કાર્ય કહેવાય. વચમાં કચ્છના દરિયામાં ત્યાં આગળ જામનગરને એ બાજુ એક મોટું વાવાઝોડું આવેલું, અને વલસાડ બાજુના બધા માછીમારો ત્યાં આગળ કરતા હતા, ઘણા બધા એમાં ડૂબી ગયા. એમાં આપણા એક સત્સંગી માછીમારે 12 જણને બચાવેલા. એ કોસંબા આપણું જે તિથલ મંદિર છે ને ત્યાં જ રહે છે, એટલે આપણી સભામાં એનું સ્વાગત આપણે કર્યું હતું. એને કેટલો આનંદ થતો હશે કહો. તમે આ રાઈડ જુઓ અને જાત જાતનું બધું ખાઓ, એમાં આનંદ આવે. પણ એ માણસે આ બધાને બચાવ્યા, કોઈ એને પૈસો આપ્યો નથી, કોઈ હાર પહેરાયો નથી, કાંઈ કર્યું નથી, પણ એને કેટલો આનંદ થાય, કારણ કે એણે સારું કાર્ય કર્યું, 12 જણને બચાવ્યા. તો આ ગુણાદિતાનંદ સ્વામી કહે છે કે બ્રહ્માંડના જીવ, એક તો બ્રહ્માંડ શબ્દ વાપર્યો છે, પૃથ્વી નહીં, પહેલી એ વાત. બીજી આમાં જીવ કયા છે, માણસ નથી કયા, જીવમાં પશુ આવ્યા ને પક્ષી બધા આવ્યા, તો બધાને બચાવી લે અને જેટલું પુણ્ય થાય એટલું પુણ્ય આ એક જીવને ભગવાનને માર્ગે ચઢાવવાથી થાય છે. એ કાર્ય આપણે આ કરીએ છીએ. આ કથા વાર્તા થાય છે, આ રવિવારની સભા થાય છે, હવે અહીંયા આગળ વિભાગીય એટલે પરાસભા પણ આપણે આ બધી શરૂઆત કરી છે, જે કંઈ નાના મોટા બાલ મંડળ ચાલે છે, કિશોર મંડળ ચાલે છે, યુવક મંડળ અહીં શરૂ કર્યું છે, હવે જે કંઈ મંડળોની આપણે બધી પ્રવૃત્તિ કરીએ છીએ એ આ કોઈ નાની વસ્તુ નથી. આપણે કરીએ જ છીએ ખરા, લગતી જ કરીએ છીએ, પણ આ મોટામાં મોટું કાર્ય આ કરીએ છીએ. આવી જ વાત શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહેલી છે, ગીતામાં એ વાત છે. ગીતા ગ્રંથ કેવો છે તો એ વેદોનો સાર મહાભારતમાં છે. મહાભારત એ વેદોનો સાર કહેવાય છે, એને પાંચમો વેદ કહે છે, પણ મહાભારતનો સાર શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને એક વાત કરી છે. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે મેં તને જે આ જ્ઞાન આપ્યું, આત્મા અને પરમાત્માનું જ્ઞાન, એ જ્ઞાન બીજાને આપવું એ પરાભક્તિ છે. ભક્તિ કરવી એ સારામાં સારું કાર્ય છે, પણ એ ભક્તિની અંદર પણ પરાભક્તિ શું છે તો આ જ્ઞાન બીજાને આપવું, એ આ વાત શ્રી કૃષ્ણ ભગવાને ત્યાં આગળ કરેલી છે. તો આ કથા વાર્તા જે આપણે કરીએ છીએ, કેટલાક કરે છે તમારામાંના, હમણાં ધીરુભાઈ 5 મહિના સમય કાઢીને જઈ આવ્યા, તમારામાંના પણ ઘણા બધા કાર્યકર્તાઓ જાય છે, તો એ કાર્ય આપણે કરીએ છીએ. પણ બધા કંઈ કથા વાર્તા કરવા જતા નથી, સાંભળે છે, પણ એ સાંભળીએ છીએ ને એ પણ અતિ મોટું કાર્ય. અત્યારે બેઠા છીએ આપણે, કાંઈ કરતા નથી, લ્યો તમે બેઠા છો એમને, હું એકલો બોલું છું, બાકી તો બધા સાંભળો છો તમે, પણ તમે કેટલું કાર્ય કરો છો એ ગુણાયતાન સ્વામીએ કહ્યું છે. કે આ નવરા બેસીને વાતો સાંભળીએ છીએ તે નવરા છે એવું ન માનવું, કરોડ કામ કરીએ છીએ. આમાં શું કરોડ કામ થાય છે, પણ આની અંદર કરોડ કામ કયા થાય છે તો એની અંદર સ્વભાવ બદલાય છે, એની અંદર વિકારો ટરે છે, વ્યસન ટરે છે. ઘણીવાર કામ, કેટલાક કામ કહેવાય કે આપણને આમ દેખાય, અહીં પથરો પડ્યો એને ખસે તો ખબર પડે, પણ કિડનીમાં પથરી હોય અને ડૉક્ટર કાઢે કંઈ ખબર પડે, બધા પથરા ખસેડતા બધાને દેખાય, લાખો માણસો જુએ, ડૉક્ટર તો ઓપરેશન થિયેટરમાં કરતા હોય, એ 2 જણા અંદર જાણતા હોય શું ચાલે છે, કોઈને ખબર ના હોય. પછી જેને કહ્યું હોય કે ફરી કે આ પથરી કાઢી લે, શું કાઢ્યું. તો કેટલાક કામ એવા છે, એમ આપણે આ કથા વાર્તા સાંભળીએ છીએ ઘણીવાર એવું લાગે કે કાંઈ કામ થતું નથી, પણ કેટલું કામ થાય છે. પહેલાં તો સ્થૂળ દેખાય એવી વાત કરું છું. એક મોહનભાઈ પટેલ છે, ઇંગ્લેન્ડમાં બ્રેડફોર્ડમાં રહે છે, એને એ 1963માં ઇંગ્લેન્ડ ગયેલા, એને ઇંગ્લેન્ડની હવા લાગી, એક હવા આ સમજ્યા ને, એટલે કહેવું ના પડે, બીજી હવા આ, અને એમાં આગળ વધ્યા પ્રગતિ કરવાની.
માણસ તો પ્રગતિશીલ પ્રાણી છે, એટલે બધામાં વેપારમાં આગળ વધો, નોકરીમાં આગળ વધો, બધામાં આગળ વધો, એટલે આમાં આગળ વધ્યા. તો પીવાનું કેટલું થયું ખબર છે? 93 સાલની અંદર 5 લિટર બિયર પીતા રોજ, સિગારેટ 70 થી 80, PhD બંનેમાં, ડબલ PhD. એમાં એના સસરા રહે છે નવસારી પાસે સરાઈ ગામમાં, એને સત્સંગ થયો અને એમણે આ એના જમાઈ મોહનભાઈને લખ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં લંડન આવે છે અને એ જ્યાં રહે છે બ્રેડફોર્ડ, એની નજીકમાં માન્ચેસ્ટર છે અને માન્ચેસ્ટરનું એક પર્વ આસ્ટન છે, ત્યાં આપણું મંદિર છે, એની પુનઃ પ્રતિષ્ઠા હતી, એટલે ત્યાં પટની મૂર્તિ હતી, પટની મૂર્તિ બદલીને પછી આ આરસની મૂર્તિ પધરાવવાની હતી. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગ્રા ગયેલા અને આ સસરાએ જમાઈને લખ્યું, એટલે એને સસરાનો આદરની દૃષ્ટિએ એને કંઈ બહુ સંતોનો મહિમા હતો નહીં, આવી કંઈ કથા વાર્તા કાં કંઈ મોક્ષ બોક્સ એમાં એને કંઈ બહુ રસ હતો નહીં, પણ હવે એક વ્યવહારની રીતે સસરાનું રાખવું જોઈએ એ રીતે આ સમાગમમાં આવ્યા. અને પહેલી વાર જ આવેલા, એણે આ થોડીક વાત સાંભળી એને અંતર્દૃષ્ટિ થઈ, એને એમ થયું કે હું આ જીવન જીવ્યો આટલા વર્ષ સુધી, આ 30 વર્ષ સુધી, અને આ બધું આ સિગારેટ પીવું નાખવું બધું ખોટું છે, કોઈ જરૂરિયાત નથી એની, કેટલાય બધાને એમને એમ ચાલે છે, એની પાછી વૃત્તિ વળી ગઈ. અને કોણ જાણે કામ એને એવી પ્રેરણા મળી કે મારે છોડી દેવું છે, એને પોતાનો વિશ્વાસ આવ્યો કે મારાથી છૂટી જશે. અને આપણને આશ્ચર્ય થાય, એ માણસની 30 વર્ષ જૂની સિગારેટ અને 30 વર્ષ જૂનો દારૂ એક ઝાટકે નીકળી ગયો. આપણને એમ થાય કે ભાઈ ધીરે ધીરે થાય, પણ આ તો ઝડપી બી થાય છે, અત્યારે આખો જમાનો બધો એવો છે, પહેલાં બધા અમુક કામ અમુક રીતે થતા, અહીં અમે જોયું ત્યાં આગળ ટેમ્પામાં આપણું મંદિર છે ત્યાં આગળ, તે બધા ઝાડ લાઈન રોપી દીધા, લ્યા આખા આખા ઝાડ લ્યા, કાલે અહીં ઝાડ દઈને આખા ઝાડ રોપાઈ ગયા, રોપાઈ ગયા, લ્યા આ ટેકનોલોજી ઝડપી થઈ જાય છે. તો આ સમાગમની અંદર એવું કાર્ય થાય છે. હવે આ તો ધારો કે મોહનભાઈ આવીને અહીં બેઠા હોય, આપણે કહેશું શું થયું, મકાન બંધાય તો દેખાય, પણ એક માણસના જીવનની અંદર પરિવર્તન થયું. આજે તિલક ચાલલા સહિત પૂજા કરે છે, ઘણું બધું વ્યવસ્થિત થઈ ગયું. તો જો આવા કેટલાક બધા કાર્યો આ થાય છે, પણ તોય ધારો કે બીડી પીધી તો એ તો બીજાને દેખાય કે હવે બીડી પીવે છે, દારૂ પીવે છે, પણ હવે કેટલાક સ્વભાવ છે બધા અંદર, એ બધા નીકળી જાય છે. એ કેટલી મોટી આ વાત છે. સ્વામિનારાયણ ભગવાનના સમયની અંદર એક હોથિયો પડગર હતા કાઠી દરબાર, હવે એને ભયંકર ક્રોધ, આપણે ત્યાં દેશમાં પેટ્રોલની ટાંકી હોય ને એની પર લખે છે હાઈલી ઇન્ફ્લેમેબલ, પણ પાછું આ એરોપ્લેનમાં અને અમુક જે પેલી મર્સિડીઝ ને રોલ્સ રોયસ બધી ગાડીઓમાં પણ વ્હાઈટ પેટ્રોલ કંઈક કહે છે, વધારે રિફાઇન, એટલે એને તો પછી જરા બીજું કંઈક લખવું પડે, હે, હાઈલી ઇન્ફ્લેમેબલ, પણ આ તો વળી હાઈલી ગુણ્યા હાઈલી 3 ટાઈમ હાઈલી, એવા ઇન્ફ્લેમેબલ હતા, ભયંકર ક્રોધી. એક વખત રાત્રે લઘુ કરવા માટે ઉઠ્યા, ગામડામાં લાઈટ હોય નહીં, ત્યારે પેલા ચંદ્રનો અરે સૂર્યનો અરે તારાનું થોડું અજવાળું પડતું હોય એને આધારે આમ નીકળ્યા, આમ એમાં કોકનું ગાડું વચમાં પડેલું હતું, દેખાયું નહીં અને ગાડા ભટકાયું અને ટાંકી ફાટી, અને આ તો પેટ્રોલ વ્હાઈટ પેટ્રોલની ટાંકી, એટલે એને ગુસ્સો ચડ્યો, અને જે ગુસ્સો ચડ્યો તે ગાડાને બટકું ભર્યું. ગુસ્સો ઠાલવવો તો ખરો, ભલે ક્યાં ઠાલવવાનો, પણ માણસને ગુસ્સો આવે એટલે ખબર ના પડે કે ક્યાં ઠાલવું છું, એટલે ગાડાને બટકું ભર્યું, એના 2 દાંત પડી ગયા, એમાં પેલો લોખંડનો એવો કંઈક ભાગ આવ્યો ને તેમ જોરથી દબાવ્યું એટલે એના 2 દાંત પડી ગયા, આટલો ભયંકર ક્રોધી હતો. અને એ સમાગમમાં આવ્યા અને સમાગમમાં એને ધીરે ધીરે સમજાયું કે આ ગુસ્સો કરીએ છીએ ખોટું છે, એમાં આપણને જ નુકસાન છે, બીજા નહીં છે, એ બધું ગમે તે સમજાયું, એને ગુસ્સો નીકળી ગયો અને અંદર શુદ્ધિકરણ થયું, એટલે એને પ્રેરણા થઈ કે મારે સાધુ થવું છું. તો મહારાજને કે મને દીક્ષા આપો, હવે આને દીક્ષા અપાય, આ તો જોખમ કહેવાય, કારણ કે આમ ગ્રહસ્થમાં ગુસ્સો કરે તો ચાલી જાય, પણ સાધુમાં ગુસ્સો કરે તો મહા તકલીફ થાય. પણ મહારાજે એને દીક્ષા આપી, એનું નામ પાડ્યું નિર્માનંદ,
ક્રોધાનંદમાંથી સીધું આમ ઉપર ઉઠાયા અને નિર્માનંદ પાડ્યું લ્યો, અને પછી ગામડે ફરવા માટે મોકલ્યા. અને તે વખતે આ બધો થતો સત્સંગ અને ઘણી અણસમજણ પણ પ્રવર્તેલી, એટલે કેટલીક ઠેકાણે અપમાન થતાં માર મારતા ઘણું બધું થતું. ત્યાં એક ગામમાં ગયા, તે ગામમાં લોકો હુરીઓ બોલાયો, કોઈ આમ ગમે તેમ બોલ્યા ને, કોઈ ધૂર નાખીને, કાંકરા નાખ્યા ને, કોઈ ગોદા મારે ના કરે ને, અને તમારા જેવા બધા હરિભક્તો કેટલાક સાથે હતા. પણ આ નિર્માનંદ સ્વામી એક શબ્દ બોલ્યા નહીં કે ભાઈ સાધુનો ધર્મ જુદો છે, હવે આપણે સાધુ થયા, પણ હરિભક્તોને ઉશ્કેર્યા પણ નહીં. તો આમ કહી દે, તમે તમારા કરતા એમ કરો ને, અમારે તો આમ સહેજ આમ કહી દે જરાક, તો પછી એ પહેલાં બધા તૈયાર જ હતા ત્યાં. તો બધા એક શબ્દ બોલ્યા નહીં અને બધા સહન કરીને પછી ઉતાર્યા. પછી હરિભક્તોએ આ નિર્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે એક શબ્દ બોલ્યા નહીં, કે સહેજ અમને તો કહેવું હતું, તમારે પછી બધું અમે પાછળથી ફોડી લોત. ત્યારે એ બોલ્યા કે ખોચ્યો પડગર મરી ગયો, આ નિર્માનંદ થયો, મારાથી તો ગુસ્સો થાય જ નહીં, પણ તમે ગુસ્સો કરો ને એવું મારાથી ના કરાય. આ શામાંથી થયું? જો આ સત્સંગમાં આવ્યા અને આ સ્વભાવ ટર્યા. હવે આ સ્વભાવ ટરીને દેખાય નહીં, પણ એ બહુ મોટું કામ થાય છે. પહેલાંના સમયની અંદર માણસના પ્રશ્નો કેવા હતા? લોકો જંગલોમાં રહેતા, ઝાડ નીચે રહેતા, નદીને કિનારે રહેતા, એને મકાન બાંધવાની ખબર જ નહોતી, એટલે હુઈ રહે બધા આમ ઝાડ નીચે બસ. એમાં વાઘ આવે ને ફાડી ખાય, સિંહ આવે ને ફાડી ખાય, એટલે કહ્યું કે આ તો કંઈ તકલીફ કરે છે, કંઈક કરવું જોઈએ. એટલે પછી ઘર બનાવ્યા, એટલે વાઘ બાઘ અંદર આમ સીધા પ્રવેશ ના કરે. પછી એ પ્રશ્નો લગભગ નીકળી ગયા. અત્યારે દુનિયાની 6 અબજની વસ્તી છે, અને વાઘ આવીને ફાડી ગયો કોઈને, કે સિંહ આવીને મારી ગયો, કેટલા પ્રશ્નો સાંભળવાના મળે. ભાગ્યે કંઈક રેડિયો ખડ્યો, કંઈક બન્યો હોય તો, એટલે એ પ્રશ્ન ઉકલી ગયો. પછી પ્રશ્ન આગળ વધ્યો કે વાઘ સિંહ તો બરાબર છે, પણ સાપ, સાપ નાના છે, અને આમ ગમે તેટલું બારણું તો સહેજ ખુલ્લું એમ પેસી જાય, ખબર ના પડે ગમે ત્યાંથી, તો સાપ કરડે તો મરી જાય, નાનો છે પણ ઓછો ભયંકર નથી. સાપ કરડે ને તમ તમને કંઈક કરડ્યું એવું લાગે, તરત તો કંઈ એમ લોહી નીકળીને કાંઈ નહીં, પણ ઝેર ચડે પછી તો ધામમાં ઉપડી જાય ને, કેટલા ઉપડી જાય છે. અત્યારે આટલું વિજ્ઞાન આગળ વધ્યું છે, બધા દવાઓ ઇન્જેક્શનો શોધાયા છે, તો એ સાપ કરડીને મરવાના પ્રસંગો બને છે, પણ પ્રમાણ ઘટ્યું. પહેનાથી આગર, એનાથી આગર શું? મચ્છર, મોસ્કીટો. અહીં દેશમાં ઓછા જોવાના મળે છે, આ દેશમાં, પણ આપણે ત્યાં હોય છે, અહીંયા અમુક ઠેકાણે હોય છે, અહીં છે આપણે એમ કે છે જ નહીં, અહીં છે કે છે આ તો. હવે મચ્છર આવજો, મને તો ખબર જ નહોતી, તમે કહ્યું એટલે ખબર પડી, બરાબર. આ મચ્છર નાનું દેખાય સાઈઝમાં, અને કરડે તો આપણને એમ લાગે કંઈક કરડ્યું છે, ઘણી વાર ખબર એ ના પડે, ખંજવાર આવે એટલું જ. પણ જો મેલેરિયાનું આવી ગયું અને એ મેલેરિયા થાય તો મરે કે ના મરે, કેટલા મરે છે. આજે આટલા બધા આપણે આગળ વધ્યા જ છીએ, પણ મચ્છરનો સામનો નથી કરી શકતા, કેટલા બધાને મારી નાખે. લો, એક માણસ મરે અહીં આગળ તો તરત જ પોલીસ આગી પાછી થાય ને, પોલીસ આવે ને, આ આવે ને, વકીલ આવે ને, ફલાણું થાય ને, પણ આ મચ્છરનું કંઈ કરો ને, કેટલા મારે છે મચ્છર, એનું કંઈ કરવું જોઈએ કે નહીં? એ શૂટિંગ જ કરે છે ને, એનો પ્રકાર જ જુદો છે. બાકી દર વર્ષે મચ્છરથી કેટલા મરતા હશે મેલેરિયાથી, એ તો બધું આ ડૉક્ટર બધા કંઈક સંશોધન કંઈક કરે હોય, અને એમાં અત્યારે બધા રેકોર્ડ બહાર પડતા હોય, જોયે તો ખબર પડે. પણ ચલો મચ્છરનું સમજ્યા કે મચ્છર તો જો દેખાય છે, અને તમે નેટ રાખો, ફલાણું રાખો, પેલું ઓડોમસ રાખો, અને બધું કરીને કરો. પણ બેક્ટેરિયા, આ ટીબીનું બેક્ટેરિયા છે, જોયું તમે? તમે જોયું ડૉક્ટર ટીબીનું બેક્ટેરિયા? માઇક્રોસ્કોપમાં જોયું હશે, બાકી આમ દેખાય છે. લુઈ પેસ્ચરે બેક્ટેરિયા શોધી કાઢ્યા, ભાઈ એને પૂછો કે તમે નરી આંખે જોયું છે, તો દેખાય જ નહીં. દુનિયાની કોઈ વ્યક્તિએ બેક્ટેરિયા નરી આંખે જોયું નથી, માઇક્રોસ્કોપમાં જોયું છે, પણ ભયંકર છે કે નહીં? ટીબી કેટલાના ભૂક્કા બોલાવે છે, કેટલા પ્રશ્નો કરે છે, કહો એનું આખું કરે છે, એની પર આખી પીએચડી થાય એવું છે કે નહીં? તો જો નાનું છે તો ભયંકરતા ઓછી નથી, ભયંકરતા વધારે જ છે. પણ એના કરતાં નાના વાયરસ, બેક્ટેરિયા તો દેખાય છે. હમણાં હું ખેતીવાડીમાં એગ્રીકલ્ચર કોલેજમાં ગયો હતો આણંદ, ત્યાં આગળ લોકો વાયરસ ઉપર બધી રિસર્ચ કરે છે, પ્લાન્ટ ઉપર થાય છે એમાં. પછી વાત કરી, પછી મેં એમને પૂછ્યું, મેં કહું તમારી પાસે કંઈ વાયરસ જોવાનો માઇક્રોસ્કોપ? બધાના ફોટાને બધું બતાવે,
એના બધા તમે કહું તમારે કંઈ વાયરસ અહીં કે માઇક્રોસ્કોપ છે કે અમારી પાસે નથી, પણ ત્યાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં છે, એક માઇક્રોસ્કોપ 75 લાખ રૂપિયાનો છે, વાયરસ દેખાય છે, અને બે માઇક્રોસ્કોપ કંઈ ત્યાં આગળ છે, એટલે અમારે કંઈ બધા પ્રયોગો કરીએ પછી ત્યાં જ એન્જોય આવીએ છીએ. એક બીજો 1 કરોડ રૂપિયાનો છે પણ એમાં દેખાય છે, બાકી તો કોઈ જોયું નથી. જાણે છે બધા આ એઇડ્સ ફેલાયો છે, તો HIV વાયરસ છે ને, કોઈ HIV વાયરસ જોયું? તો બધાની ઊંઘ ઉડાડી દીધી છે ને, બીજા ઘણા ઊંઘ ઉડાડે છે, એમ HIV વાયરસે કેટલી ઊંઘ ઉડાડી છે? કરોડો રૂપિયાનો રોજ ખર્ચો થાય છે કે નહીં? કેટલું બધું ચાલે છે, અને રૂપિયાનો ખર્ચો તો આપણને દેખાય છે કે આ બધું ધાંધલ ચાલે છે, પણ લોકોને કેટલો ભય છે અંદર, તમારા ડૉક્ટરોને કેટલો ભય, ભલે તમે કરો પણ તમારા ભયમાં તમે લોકો જાણો છો ને કે જરા કોકનું એઇડ્સવાળો આવી ગયો, એને ઇન્જેક્શન માર્યું, જો નીડલ તમને વાગી ગઈ તો મહા ઉપાધી કરી નાખે છે કે નહીં જોખમ, એ તમને ચિંતા થાય, કેટલું તમારે જાગ્રત રહેવું પડે અહીંયા આગળ, એની નીડલ ને આ ને તેનું ડિસ્પોઝલ ને કેટલું બધું વિજ્ઞાન બધું એની પાછળ આખો વિકાસ કરવો પડ્યો, પણ એ નાનું છે ને, આપણને લાગે કે નાનું છે પણ છે ભયંકર, પણ એના કરતાં નાના શું છે આ કામ ક્રોધાદિક છે કે નહીં ભયંકર. હવે જુઓ, રામાયણ બધાએ સાંભળ્યું છે, ઘણાએ સાંભળ્યું છે, પૂરુંના સાંભળ્યું તો થોડીક વાત તો બધા જાણે જ છે. રામાયણની પેલી સિરિયલ બહાર પડી હતી અને ટેલિવિઝનમાં આવતું હતું, કરોડો માણસે જોઈ, પણ એ રામાયણ થયું એનું કારણ શું, એ કોઈ વિચાર કર્યો? એના બે જ કારણ છે. આખું રામાયણ જો બે વસ્તુમાંથી નીકળી જાય તો રામાયણ છે જ નહીં. શું કારણ છે? એક રાવણનો કામ, એ વાયરસ, વાયરસનું વાયરસ છે કે નહીં? જો એના હૃદયમાં એક કામ વાસના ના ઉત્પન્ન થઈ હોત તો આ પ્રશ્ન ઊભો થવાનો હતો? પણ આ થયું ધાંધલ. અને બીજું, આ કઈ કઈ ઈર્ષ્યા, કઈ કઈના હૃદયમાં જો ઈર્ષ્યા પ્રગટ ના થઈ હોત તો રામચંદ્રજીને જંગલમાં જવાનો પ્રશ્ન હતો જ નહીં, તો કદાચ પેલા રાવણને કામ ઉત્પન્ન થયો તો એની તાકાત નથી સીતાને ઉપાડે, એ શક્ય જ નહોતું, તો એ ફેલ જ્યાં. પણ જો બે જ વસ્તુ છે ને, એમાંથી આખું રામાયણ થયું, તો રોજ રામાયણ થાય છે. હવે એને કેવી રીતે કાઢવા, એ આ કથા વાર્તાથી થાય છે. એ કેવી રીતે થાય છે એના સ્વામિનારાયણ ભગવાનના વચન છે, આપણે આપણી વાત નથી કરતા પણ સ્વામિનારાયણ ભગવાને જ કહ્યું છે, એના વચન હું વાંચું છું. એનું વતનામ્રત છે લોયા પ્રકરણનું, અરે કાર્યાણી પ્રકરણનું 12મું. એના થોડાક શબ્દો વાંચું છું કે આપણે જે આ કરી રહ્યા છીએ, તમારામાંના ઘણાની પ્રવૃત્તિ કરે છે, કેટલી મહાન પ્રવૃત્તિ છે આ કથા વાર્તા કરીએ છીએ, ભલે જેવી આવડે એવી કરતા હશે, કોઈ ખાલી વાંચી જતા હશે, કોઈ ખાલી ભેગા મળીને ધૂન કરતા હશે, ગમે તે કરતા હશે, પણ જે લાઈન આપણે પકડી છે એ કોઈ નાની વસ્તુ નથી, એ આ મહારાજ અહીંયા આગળ સમજાવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગમે તેવો કામી, કામી તો ખરો જ પણ ગમે તેવો, કેન્સર તો ખરો જ, એ તો ભયંકર જ કહેવાય, પણ કેન્સરમાં પાછો આમ એના એ બધા સ્ટેજ હોય છે, ઘણાને કેન્સર હોય ને પણ આમ મટી જાય છે, અમુક અર્લી સ્ટેજમાં ડાયગ્નોઝ થાય છે. મને હમણાં એક ભાઈ મળ્યા હતા, એને કંઈક પ્રોસ્ટેટમાં કેન્સર હતો પણ અર્લી ડાયગ્નોઝ થઈ ગયું, તે કાઢી નાખ્યું છે અને અત્યારે એને તકલીફ નથી, કંઈક ભવિષ્યમાં થાય તો કહેવાય નહીં પણ થઈ ગયું છે. તો એવું નહીં, આ તો ભયંકર કેન્સર હોય. ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જી હોય, કેન્સર તો ખરો, એની જોડે પાછો ડાયાબિટીસ, સિવિયર ડાયાબિટીસ પાછો, ગમે તેવો એટલે પાછું એની સાથે બીજું કંઈ બ્લડ પ્રેશર, પાછું એની સાથે બ્રેઇન ટ્યુમર, આ બધું હોય પછી એ કેવો કહેવાય? તો એ કહે છે આ કે આવો ગમે તેવો હોય પણ, અને જો આવી રીતની વાતમાં, આ ભગવાનની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિ એ કરીને સાંભળે તો તેના સર્વે વિકાર ટરી જાય છે. તો આ કથા વાર્તા સાંભળીએ છીએ તો આ બધા વિકાર ટરે છે, તો આ બધું આપણા છે કે નહીં? જો ઓછા વધતા પ્રમાણમાં, કોકને 1% હોય, કોઈ 2% હોય, કોઈ 5%, પણ કંઈક છે કે નહીં? તો બધાને આ જરૂરિયાત છે, દુનિયાની કઈ વ્યક્તિને આની જરૂરિયાત નથી? લાવો ધારો કે કેન્સર બધાને નથી, એઇડ્સ બધાને નથી, ડાયાબિટીસ બધાને નથી,
પણ આ કોને નથી? બધાને છે. પ્રમાણ ઓછું વધતું હશે, કોકનો ગુસ્સો છે ને બહાર આવતો હશે, એમ કોઈ ગાર પાડે, કોઈ લાત મારે, જાત જાતનું બધું કરે છે, કોઈ લાકડી મારે. પેલાનો ગુસ્સો આવ્યો નેપાલમાં અને એણે શૂટિંગ કર્યું, સાત જણને ઉડાડ્યા. એવું નથી કરતા બધા, પણ ગાર ભાડે છે કે નહીં, હાથ ઉપાડે છે કે નહીં, જાત જાતનું બધું કરે છે, તો એવા ગુસ્સા બધા આવે જ છે. તો આવું થોડું પ્રમાણ, હવે કંઈ કોકે ગાર ભાડી તો કંઈ છાપામ ના આવે, એનું કંઈ એમ એને વિડીયો પાડે ને એનો બધું કંઈ લેખ આવે એવું ના આવે, પણ પ્રોબ્લેમ તો થાય છે કે નહીં. તો આ બધું છે જ ઓછા વધતા પ્રમાણમાં. તો એનો કોઈ ઉપાય ખરો કે નહીં? તો એનો ઉપાય શું છે? તો કે આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિ એ કરીને સાંભળવું. તો જો અગત્યનું છે આપણે આ કરીએ જ છે, તે એટલે આ બધા સ્વભાવ. જો અહીંયા આગળ જે બધા બેઠા છે તો એને તમામ દારૂ નીકળી ગયો છે, ઘણા નાઈ નીકળ્યો હોય પાછા, હા આમ રૂટીનમાં ના હોય પણ આમ પાર્ટીમાં થોડીક વાર હોય, પણ એ ના ચાલે ભાઈઓ. આજે તમારે કોઈક વખત પાર્ટીમાં લેતા હશો ને તમારા છોકરા રોજ લેતા થઈ જશે. એ બધું યાદ રાખજો. આ બધું આગળ વધે છે. મુંબઈથી સ્ટીમર નીકળે અને ધારો કે મુંબાસા જવાની હોય અને પેલો પાયલોટ એનો કોમ્પાસ ગોઠવે અને એક્ઝેક્ટ જે લાઈન ઉપર જવાનો કોમ્પાસ ગોઠવ્યો હોય એમ, પણ પછી સહેજ આમ આગું પાછું થાય તો મુંબાસા આવે નજીક, તો મુંબાસા ના હોય દાર એ સલામ હોય, બીજું બંદર આવીને ઊભું રહે. અને જો સહેજ આમ ફરી ગયો તો ફરીને પાછું આવે, આગું ખબર જ ના પડે દિશામાં ક્યાં જાય છે. તો થોડુંક તો તમે સહેજ કે તમે કહું જરા પાર્ટીમાં સહેજ લઉં છું, પણ એ તમારો છોકરો જુએ છે એ યાદ રાખજો. બધાને ખબર પડે છે, સાવ નાના છોકરાને ખબર નહીં પડે. તમારા તો એના અમેરિકાના સાવ નાના હોશિયાર હોય, બધા હોશિયાર થઈ જાય છે, બધું એનું મગજ બહુ જ કામ કરે છે. શરૂઆતમાં નાના છે એટલે બોલે નહીં, પણ પછી બોલશે. તમે કહેશો ને કે તમે શું કરો છો, તમને જવાબ આપશે, તમારાથી નહીં બોલાય. તો આગળ વધવાનું છે. એટલે કહેવાની વાત શું છે કે આ તો બધું આપણને દેખાય છે, તો આનો કંઈ ઉપાય ખરો કે નહીં? તો આ કાઢવાનું છે આ બધું. હવે એ બધા નથી, આપણે જાણીએ જ છીએ કે બધા કંઈ નથી આવી રીતે દારૂ પીતા, પાર્ટીમાં નથી પીતા, એમાં પણ બધા કડક થયા છે. પણ ના થયા હોય તો થવાશે. અહીં તમે આવ્યા છો, ઘણા આપણા ભાઈઓ છે કેટલા વ્યવસ્થિત રહે છે આ કથા વાર્તાને કારણે. ગમે તેટલી પાર્ટીમાં જાય અને ગમે તે જાય પણ નથી લેતા, લ્યો એને પાર્ટી ગોઠવવી પડે. કદાચ એવા સંજોગો હોય તો ગોઠવવી પડે, આ બધું હોય તો, એનો ધંધો એવો હોય તો, પણ પોતે નથી લેતા. તે ક્યાંથી બહાર આવ્યું? કથા વાર્તામાંથી આવ્યું. ભલે એ કથા વાર્તા કરતા નથી પણ સાંભળે છે, એ કથા વાર્તામાં આવે છે એટલે જુએ છે કે ના આ કરે છે, એ કરે છે તો હું કરી શકું. તમારું અમેરિકામાં તમે બધા જઈ રહો છો ને, એનું જોઈને દેશમાં ઘણા બાર મળે છે. અમે અહીંથી ત્યાં વાત કરીએ એટલે ત્યાં કહેલા અમેરિકામાં કરે છે ને, તમે શું ત્યાં આગા પાછા થાવ કે બરાબર છે. તો પછી એ લોકો ત્યાં આગળ, એને તો સંજોગો જેવા. આપણે ત્યાં ગુજરાતમાં દારૂબંધી છે, અહીં તમારે દારૂબંધી છે? અહીં તો છે જ નહીં, તોય અહીંયા આગળ બધા દ્રઢતા રાખે છે. પણ જો એ સમાગમમાં આવે છે તો એને આવું સાંભળવાનું મળે છે, તો એમાં એને આ પ્રેરણા મળે છે, એટલે આ બધું નીકળી જાય છે. તો આ તો આની વાત કરી, પણ આ કામ ક્રોધાદિક એ તો દરેકને ઓછા વધતા પ્રમાણમાં છે. તો આ કથા વાર્તા સાંભળવામાંથી આ બધું એને નીકળી જાય છે, એટલે આ નાનું કામ નથી. અને એક આવું નીકળી જાય કેટલી શાંતિ થાય. સરસમાં સરસ બંગલો હોય, ટોપ બંગલો હોય, અને બધી રીતે આમ જેટલી બધી સગવડ અત્યારે મળે છે ને એ બધી સગવડ અંદર હોય, પણ ઘરમાં કોકને ગુસ્સો આવ્યો અને કંઈક સહેજ બોલી ગયા, કંઈ આગ લાગી નથી, કંઈ ખાવાનું ઓછું થઈ ગયું નથી, કંઈ રેફ્રિજરેટર બગડ્યું નથી, પણ ઊંઘ આવે. દરેકનો અનુભવ થતો હશે, જરા કોક બોલી ગયું સહેજ, કેટલું એને ટેન્શન રહે, પેલાને ટેન્શન રહે, બધું છે. લોકોને લાગે કહો બરાબર છે, પણ પેલો ગુસ્સામાં બોલી જાય છે. પણ ધારો કે કોક બોલી ગયો, પણ એ સમાગમ કરતો હોય એને સમા કંઈ હશે, ચલો ભૂલી જાઓ ભૂલી જાઓ ભૂલી જવાનું છું, તો પછી એને શાંતિ થઈ જાય. પણ એ ભૂલી જવાનો વિચાર ક્યાંથી આવે? કથા વાર્તામાં સાંભળ્યું હતા કે ભૂલી ગયા છે, મોટા પુરુષો ભૂલી ગયા છે, ગુણાતીતાનો સ્વાઈને માર માર્યો છે, ઘણા બધાને ખબર છે. કાંઈ વાંક હતો ગુણાતીતાનંદ સ્વામીનો? કોઈ વાંક હતો? અને મને સત્સંગ કરાવતા હતા, લોકોને નિર્વ્યસની કરતા હતા, કોઈ વાંક નહોતો. વાંક કેટલો? કે ભાઈ જે ગામમાં ગયા હતા એ ગામ ધણી જે હતો એની કદાચ જે ધાર્મિક માન્યતા હશે એ પ્રમાણે કદાચ નહીં કરતા હોય. આમ તો આ તો દરેક ધર્મની વાત છે, કોઈ દારૂ છોડાવવો, ભગવાનનું ભજન કરવું, માતા પિતાનો આદર કરવો, પોતપોતાનું કામ વ્યવસ્થિત કરવું, એ તો દરેકનું છે. પણ એમ કે ભાઈ કોકને કંઠી પહેરાવે તો સ્વામિનારાયણની પહેરાવે, હવે એની કંઈક જુદી માન્યતા હશે,
તો કે મારા ગામમાં ના જોઈએ. લો હવે એનું મગજ એવું ચાલતું છે, તો કંઈ નહીં, નીકળી જાઓ બહાર. એ ચાલો નીકળી જઈશું, તમારું ગામ છે ને તો નીકળી જાય. નીકળી જાય એમ નહીં, પોટલા ફેંકી દીધા બહાર. ચલો એ વાંધો નહીં, પોટલા ફેંકી દીધા હતા, પોટલા કશું તૂટવાનું છે નહીં અને કશું બગડવાનું નથી, એટલે એ પોટલા બહાર નીકળી ગયા. પણ રસોઈ તૈયાર હતી, તમારા જેવા હરિભક્તે રસોઈ તૈયાર કરી હતી અને આમ જમવાની વાર જ હતી. ઠાર તો થઈ ગયો હતો ઠાકોરજી કે રસોઈ ફેંકી દો, એટલે પણ જમીન જવા દે ને, એમાં તારું ક્યાં છે, તારા ઘરનું થોડું આપવાનું છે બહાર છે કે જમવાનું નહીં. એ વાંધો નહીં ચલો. પણ માર્યા, લોહી નીકળે એવી રીતે માર્યા, પણ એ બોલ્યા નથી. અને પછી એટલું તો બરાબર છે, પણ પછી ગુણાયતાન સ્વામીએ કહ્યું કે એણે આપણને માર્યા, ભલે એનું કામ એમણે કર્યું, આપણું કામ આપણે કરો. તો આપણું કામ શું, કે સુખી થાય એવું કરો. તો ગામમાં કંઈ જતા હશે ને આવી રીતે પસાર, તમ બહાર જતા હતા તો ગામમાં પેલા કૂવા પર બહેનો પાણી ભરે ને, એ લોકોને બધાને ખબર પડી ગઈ. તેમાંથી કોઈક બોલ્યું કે આ દરબાર કેટલો ખરાબ માણસ છે, કે ક્રૂર છે, કે આ સાધુ કશું લઈ જતા નથી ને કશું બગાડતા નથી, એને કાંઈ માર્યાને ખાવા દીધું નહીં, એને ઘેર દીકરો ક્યાંથી હોય. પેલા દરબારને ઘેર દીકરો નહોતો. તે આવું પેલા બહેનો બોલ્યા તો ગુણાયતાન સ્વામી સાંભળી લીધું. તો સંતોને કહ્યું કે આપણે આ દરબારને શાપ આપો. સંતો કહે છે કે આ સ્વામી કેવી વાત કરે, કોઈ દાડો શાપની વાત કરે ને, કે ધૂન કરો. અને શાપમાં શું બોલ્યા ખબર છે, કે એને ઘેર દીકરો નથી, ભગવાન એને દીકરો આપે. આ સાધુતા. તો જો આપણે એની મૂર્તિ પધરાઈ છે, એનો શ્લોક બોલીએ છીએ, એની જય બોલીએ છીએ, એની જયંતિ ઉજવીએ છીએ, બરાબર છે, બધું સારું કરીએ છીએ, પણ આપણા જીવનમાં આવો કોઈ પ્રસંગ આવે, આવો તો નથી જ આવવાનો, હજુ સુધી કોઈ આવ્યો નથી. ભાઈ આ બધા સાધુ થયા છે, તમને કેટલા વર્ષ થયા શાંતિપ્રિય સ્વામી? હે, 20 વર્ષ. તમને કોઈ માર્યા? ટપલી કંઈ પડી છે? સારું. કોઈ ગાર ફાડી છે? ગાર કંઈ ફાડી? કોક તને મશ્કરી કરી છે? મશ્કરી કરે છે, એ બરાબર છે, મશ્કરી કરે છે. એકવાર મહંત સ્વામી છે ને, પહેલાં અમે દાદર રહેતા મુંબઈમાં, તે પેલી ત્યાં માટુંગા ત્યાં ભણવા માટે, એટલે ચાલીને જવાનું ત્યાં. તો વચમાં પોદાર કોલેજ આવે ને બાજુમાં રૂઈયા કોલેજ, એટલે કોલેજમાં છોકરાઓ છૂટ્યા છે. પછી આ મહંત સ્વામી નીકળ્યા તો કેટલાક છોકરા બોલ્યા, દિનને સાધુ રાતને ચોર, રીતને સાધુ રાતને ચોર, પોતાની બા જાતની માન્યતા કરે. એક વખત મહંત સ્વામી અમદાવાદમાં હતા અને જૂના મંદિરે દર્શને જતા હતા, અને એક ભાઈ આમ ચાલતા હતા સ્વામી ના, કે સ્વામી કાલ તો તમે સિનેમા હતા ને, ઉતારી નો. એટલે અમે સિનેમા છોડાવીએ છીએ, પણ હવે એને ખબર નહીં, કોઈક સાધુ જોયા છે અને મહંત સ્વામી જેવો ફેસ હશે એટલે એને મગજમાં એ બેસી ગયું છે. લો સંતો કેટલીક વાર જાય એટલે કેટલાક એમ ચોખ્ખું ઘી ચાલ્યું, ચોખ્ખું ઘીયા માલ માલ જાય છે. લો એટલે આવું કંઈક બનતું છે, થોડું નહીં બનતું એવું નહીં, પણ કોઈને માર્યા અત્યાર સુધીના મારા રેકોર્ડમાં આપણા સંતોમાં માર પડ્યા. બે પ્રસંગને સાંભળ્યા. એક નાણભૂષણ સ્વામીને મલાડમાં કંઈ અન્નકોટનો પ્રસાદ કે કંઈ વેચવા માટે ગયા હતા અને ત્યાં માર્યા હતા. એમાં કંઈક કહેવાય મુસલમાન એરિયામાં ગયા અને ત્યાં કંઈક આવી વાત પ્રવડે ને કે સાધુ આવે છે અને છોકરાને ઉપાડી જાય છે ને એવું બધું, અને એમાં આપણે કોઈને આમ ખસેડા ખસેડે કરતા હતા ને, એમાં કંઈક પેલા કોઈક છોકરાને ખસેડ્યો છે એટલે એમ કે ઉપાડી જવાના, એટલે એમાં કંઈક બધી ગેરસમજ થઈ અને એમાં નારાયણભૂષણ સ્વામીને પ્રસાદ મળેલો. એક પ્રસંગ છે. અને બીજો પ્રસંગ, આ તિથલ મંદિર આપણું બનતું હતું એની અંદર પેલા આપણા વિવેક સ્વરૂપ સ્વામી, એને કંઈક એને એને જો કે ટાર્ગેટ નહોતું પણ બીજા હરિભક્તોને મારતા હતા, એમાં અભિવેક સ્વરૂપ સ્વામી વચમાંથી આમ જરા છોડાવવા ગયા છે, એમને થોડી પડી હતી. બસ આ બે અત્યાર સુધીમાં આપણે સાંભળ્યું છે. હે, અક્ષર પુરુષ સ્વામી ન્યુયોર્કમાં કાર્યો પાછળ પડ્યો હતો ને, હા એ થોડું થાય, એને કંઈક પ્રસાદ ભલો હતો, એને એનો રેકોર્ડ કરવો, એક જુદો એનો નોંધ કરવી. પણ આવું વેરી રેર જોયું. પણ કહેવાનું શું છે કે એની અંદર આ સહન કર્યું છે, તો આપણે એવું સહન કરવાનું નથી. પણ આવું કંઈક તો આ બધું સાંભળ્યું હોય ને, જો જીવનમાં આગળ વધવું હોય ને, યાદ રાખજો બધા, તમે અમેરિકન સિટીઝન થઈ ગયા અને બંગલા બની ગયા અને બધી ગાડીઓ આવી ગઈ એટલે સુખી થઈ જશો એવું નથી, એની જરૂરિયાત નથી. એવું ને આપણે કહીએ છીએ, વી એક્સેપ્ટ, બધી સમય પ્રમાણે બધું જ રાખવું પડે. અમેરિકામાં રહો છો તો અમેરિકન રીતે રહેવું પડે, એમાં કંઈ ઇન્ડિયન રીતે ના રહેવાય, એ બધું બરાબર છે. પણ કેટલીક પાયાની બાબતો દરેકે સમજવાની છે. અમે અને તમે, અમે સાધુ થયા તો એ પારને પામી ગયા એવું નથી, દરેકે સ્વભાવ મૂકવા પડશે, નહીં તો આ ડખાડખી રહેવાની જ. જ્યાં જશો ત્યાં આગળ, ગમે ત્યાં સાધુ થયા તો એ પ્રશ્ન આવવાના. તમે ગ્રહસ્થમાં બધી રીતે આગળ વધશો, પણ આ બધું અંદરનું છે,
તો એ પહેલું તો એ સમજાશે ક્યારે, આપણે તો એક જ દિશા ખુલી છે બસ, પૈસા જ ભેગા કરો. પૈસાથી બધા પ્રોબ્લેમ સોલ્વ નથી થતા. તમે જુઓ આ ધરતીકંપ આવ્યો છે, બધા પ્રોબ્લેમ સોલ્વ થાય છે? તમે કેટલુંક સાંભળ્યું, કેટલાક કોક આવ્યા છે તો જોયું, અમે તો જોયું ત્યાં આગળ. તમારા કરોડો રૂપિયા કાંઈ કામમાં ના આવે, એક જ ધરતીકંપ થયો નહીં. છેલ્લો એક મકાન આપણા મંદિરની બાજુમાં પડ્યું છે 9 માળનું, એક એક ફેટ 50 લાખ રૂપિયાનું. લો હવે કોણ રહેવા જાય અંદર? તો પૈસા ક્યાં કામ આવ્યા? એનો અર્થ એવો નથી કે પૈસાની જરૂરિયાત નથી, પણ પૈસા સર્વસ્વ નથી. સર્વસ્વ કંઈક બીજું છે, તો એ સમજણ ક્યાંથી આવશે? એ સમજણ કોણ આપશે? અને એ વસ્તુ દેખાતી નથી, હવા બતાવાતી નથી. તો હવાથી આગળની આ બાબત છે, આવી કેટલીક સમજણ કરવાની. માણસ છે ને સમજણથી સુખી રહે છે. સખી સમજણમાં ઘણું સુખ છે. આપણે એવું બને એક સખી પૈસામાં ઘણું સુખ છે, પણ મહાપુરુષે એવું નથી કહ્યું. સમજણમાં ઘણું સુખ છે. યોગીજી મહારાજની સમજણ હતી. આટલા આમાંથી ઘણા બધા યોગીજી મહારાજના યોગમાં આવ્યા છે. કોઈ દાડો યોગીજી મહારાજના દુઃખમાં જોયા? શું હતું એમની પાસે? બધા બધાએ જોયા નથી, પણ જાણ્યા છે ને. દાદા જીવનચરિત્રથી થોડી વાતો તો જાણી છે. શું હતું જોગી મહારાજ? જાડા લુગડા હતા, 2 જ જોડી હતા, 3જી જોડી હતી નહીં. 9 પૈસો હતો નહીં જોગી મહારાજ પાસે. બધું સામાન્ય હતું. ખાવાનું તો સામાન્ય, પીવાનું તો સામાન્ય, નાવાનું તો સામાન્ય, પણ હંમેશા સુખી જ રહેતા હતા, કારણ કે સમજણ એવી હતી. યોગીજી મહારાજ એક વખત જુનાગઢ પાસે મારિયા હાટીના ગયેલા, સ્ટેશનથી ઉતર્યા અને ઘોડાગાડી ભાડે કરી. તે વખતે ગાડીઓ બાડીઓ કંઈ હતું નહીં. હવે ઘોડાગાડી રામાનંદ સ્વામીના વખતની, અને ઘોડો કંઈક ફરીથી જૂનો હશે, અને એક ચાલે ધીરે ધીરે આમ. એમાં એક ઘોડાગાડીનું પૈડું નીકળી ગયું. મોટા સ્વામી સાથે હતા એટલે પૈડું આડું પડ્યું આમ. એટલે જોગી મહારાજ આમ પડ્યા, ઓટલા આમ પડ્યા, મોટા સ્વામી આમ પડ્યા, અને મોટા સ્વામી જરાક ખીજયા. પેલા ઘોડાને ભાન પડે છે કે નહીં, મરી મરી ગયા એમ કહેતા કે બાકી આ થયું તેમ થયું. જોગી મહારાજ આમ ખડખડાટ હશે. એ પછી અમને જોયું જોગી મહારાજ, હસો હસો શું? એટલે જોગી મહારાજ કે પરસો થયો, થૂર પરચો થયો, છાનો પરચો થયો? કે જોગી મહારાજ કે જીવતા રહ્યા ને. આખી વાત તણકે નાખી લો, જોઈ લો બધું. એને કે ભાઈ હવે જે થવાનું થઈ ગયું, પોટલું પડ્યું, હવે મરી ગયા તો નથી ને, જરા છોલાયું થઈ જશે, લે જીવતા રહ્યા છે. સમજણ જ કેવી. એકવાર જામનગરમાં હતા અને સભા પૂરી થઈ, એટલે પ્રવીણભાઈ દાસાણી જામનગરના, તે એને પ્રસાદ આપ્યો કોઈએ, પેલો ફ્રૂટ ને એવું બધું હતું, એ થારી લઈને ઊભા થયા એમ પ્રસાદ વેચવા. હથારી આમ એક હાથથી આમ પકડેલી અને આમ પસાર થતા હતા, એમાં બાજુના કોઈ હરિભક્ત બેઠેલા, એને ખબર નહીં, તેમ એ ઊભા થયા કે ઉપર થારી છે, એટલે ખ્યાલ ના રહ્યો, એટલે માથું આમ ભટક્યું, એટલે બધો પ્રસાદ પડ્યો નીચે. એટલે પ્રસાદ બગડ્યો, કોકના ઉપર પડ્યો. એટલે પ્રવીણભાઈને એમ થાય કે મારાથી પ્રસાદ પડી ગયો. પહેલાં નામ થયું કે મારાથી માથું ભટક્યું અને મારો પ્રસાદ બગડ્યો. જેની પર પડે કે મારા લુગડા બગાડ્યા. જોગી મહારાજ તરત દાંત ફેરવી નાખી. જોગી મહારાજ કે પ્રસાદનો વરસાદ થયો. આખી વાત ટન થઈ ગઈ. બધું સુખ છે, દુઃખમાં પર દુઃખ હતું, સુખમાં ફરી ગયું. જેને પડી ગયું એમ તો કંઈ વાંધો નહીં, એના પર પડ્યું એને કે ભાઈ લુગડા બગડ્યા વાંધો નહીં, પણ પ્રસાદનો વરસાદ થયો. આખી વાત જ ટની ગઈ. સાથી જો આ કેમ બન્યું કે સમજણ. તો આ પણ કેળવવાની જરૂરિયાત છે. આપણને ગરમી લાગે છે બરાબર, તો આપણે વ્યવસ્થા ઊભી કરી કે પંખા રાખો, પણ પંખામાં બરાબર જામતું નથી, કારણ કે એની હવા ફર્યા કરે ગરમ, એટલે

કેમ ના રહો છો, આ બધા ઠંડી એમાં કેમ ના રહો છો, તાકે મારા અંદર હીટર છે ખબર જ પડતી નથી. તમે કહું પછી બહાર નીકળો તાર કે થોડી વાર લાગે આમ લ્યા, આમ પછી પાસે ગાડી બેસી, ગાડીમાં તૈયાર હોય તો એની વ્યવસ્થા આપણે ઊભી કરી દીધી, બરાબર છે. પણ જીવનમાં ગરમી લાગે છે તો એની વ્યવસ્થા કરી, ઠંડી લાગે છે તો એની વ્યવસ્થા કરી, ભૂખ લાગે છે તો એની વ્યવસ્થા કરી, તરસ લાગે છે તો એની વ્યવસ્થા કરી. એ તો આ દેશમાં એટલું બધું છે કે જેની કોઈ પાર જ નહીં. રસ્તામાં થોડોક માણસ રેસ્ટ એરિયા આવશે એટલે ત્યાં બધું પાછું મળશે, બધી વ્યવસ્થા, બધી સગવડો બધી છે. પણ એ સિવાયનું નથી બીજું. આ બધા પ્રશ્નો જે અંદર અંદર સ્વભાવના થાય છે તો એ બધી જરૂરિયાતો છે કે નહીં તો એ વિચારવું જોઈએ. અને પ્રશ્નો એના વધારે જુઓ. તમે આ નેપાળમાં શૂટિંગ થયું, સર ગિનિસ રેકોર્ડ બુકમાં આવ્યો પ્રસંગ બની ગયો. ઘણા છોકરાઓ મા બાપને મારે છે, એના રેકોર્ડ અમારી પાસે આવે છે, ખૂન કરી નાખે છે, એ પણ રેકોર્ડ અમારી પાસે આવે છે, એ પણ જાણીએ છે. પણ આ તો ભયંકર થઈ ગયું. રોયલ ફેમિલી, એનો છોકરો બાપને શૂટ કરે, માને શૂટ કરે, ભાઈને શૂટ કરે, બેનને શૂટ કરે,

વોટ ઇઝ ઇટ? આ વિચારવાની જરૂર જ નથી, એક જ એક જ સાઈડ વિચારવાની. બસ કે વિજ્ઞાન વધ્યું છે, કોમ્પ્યુટર આવ્યું, ઇન્ટરનેટ આવ્યું, ફલાણું આવ્યું, આ આવ્યું, તે આવ્યું, પણ આ આવ્યું શું? બધા એંગલથી તમારે જોવું પડશે ને, તો એ ક્યારે જોવાશે? એ સત્સંગ. એટલે તુલસીદાસે એક વાત લખી છે, બિનું સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર વિવેક નહીં આવે. અને વિવેકની જરૂરિયાત બધા માણસોને છે. પહેલું ખ્યાલ રાખવાનું, ગરીબ માણસને પણ છે અને પૈસાદારને પણ છે, ભણેલાને પણ છે, અભણને પણ છે, મજૂરને પણ છે, મિનિસ્ટરને પણ છે. અને 24 કલાક જરૂરિયાત. જો ખોરાકની જરૂરિયાત 24 કલાક નથી. ઘણા બધામાં અહીંયા તમારા હરિભક્તો બેઠા છે, સંતો તો છે જ બધા, કેટલા નિર્જરા ઉપવાસ કરે છે. અમારા 4 સંતો એવા છે જેમણે 12 દિવસ સુધી સતત નિર્જરા ઉપવાસ કર્યા છે, કન્ટિન્યુઅસ, એક ટીપું પાણી નહીં. પણ હજુ સુધી મેં કોઈ એવું સાંભળ્યું નથી કે 12 દિવસ સુધી હવા ના લીધી હોય. નીર હવા ઉપવાસ થાય છે? એ તો બધાની જરૂરિયાત છે, એમાં ચાલતું જ નથી. તો આ વિવેકની એવી જરૂરિયાત છે, એ વિવેક વગર ચાલતું નથી. પણ એ વિવેક આવે ક્યાંથી? એ સત્સંગમાંથી. જો આ કથા વાર્તા, હવે કથા વાર્તા આપણે બધા કરીએ જ છીએ, તમારા મને ઘણા બધા સાંભળે છે, પણ હવે એમાં પછી થોડું આગળ વધવાનું આવ્યું. ઘણીવાર આપણને કથા વાર્તામાં રસ નથી પડતો, એનું કારણ શું છે? એક તો આપણે જરા વ્યવસ્થિત થતા નથી, નિયમિત નથી થતા. કોઈ પણ વસ્તુ નિયમિત ના કરો ને તો ડેવલપમેન્ટ ના થઈ. બે મુદ્દાઓ રહે છે કોઈ પણ સાધનામાં, તમારી ભૌતિક સાધનામાં આવે છે અને આધ્યાત્મિક સાધનામાં આવે છે. એક છે સાતત્ય, કન્ટિન્યુઇટી. તમે એકવાર આવો ને બે વાર આવો એમ ના થાય, કન્ટિન્યુઅસ. ભલે અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે કંઈ રોજ સત્સંગ શક્ય નથી, આ બધા અહીંયા આગળ બધું અહીંયા આગળ મંદિરો ભેગા થવાનું, અહીંના સંજોગો નથી. દેશમાં એ સંજોગો છે પણ અહીં નથી, તો વાંધો નહીં. પણ અઠવાડિયે એકવાર તો હોય. તમે અઠવાડિયે એકવાર કન્ટિન્યુઅસ આવો ગમે તેમ કરીને. કાં યોગીજી મહારાજનું વચન છે, યોગીજી મહારાજ કંઈ ગપ્પા નથી માર્યા. 25,000નો નફો હોય, નફો મળતો હોય, એ જતો કરીને સભા કરવી તો એ કરવી જ જોઈએ. પછી હવે આપણે કરીએ જ છીએ પણ એટલા જાગ્રત નથી. કોઈક સભામાં આવીએ, કોઈક વાર ના આવીએ, કોઈ અત્યંત અનિવાર્ય કામ હોય તો બરાબર છે, ના હોય પણ આપણે સમજીએ છીએ. દરેકમાં અપવાદ હોઈ શકે, પણ નાની નાની બાબતમાં જરાક કામ હતું, જરાક કામ હતું તો આગળ ના વધાય, તો એ જાણવું પડે. એટલે એક તો એની અંદર કે બરાબર આપણે તો આગ્રહ રાખવાનો જ, અને જે આગ્રહ રાખતા હોય એને એથી આગળ શું આગ્રહ રાખવાનો? આપણી સભા 6 વાગે શરૂ થાય કે જે તમારો સમય હોય એ સમય આવી જ જવાનો, તો જ આ ડેવલપમેન્ટ થશે. હવે જે આગળ વધારવાનું છે અને હવે અમેરિકા જેવા દેશમાં વધારવાનું છે તો એ રીતે નહીં વધે એમને એમ. અહીં બધા એ રીતે પર્ટિક્યુલર હોય છે, એ લોકોએ જે નક્કી કર્યું, પણ જે બધા આગ્રહ રાખે છે તો તમે બધા એ રીતે ઘડેલા છો. અને આ બધા યુવાનો છે એ તો બધા અહીં જ જન્મ્યા છે, હજુ આપણે તો દેશથી બધું થોડું ચાલ્યું આવે છે, પણ આ બધું રાખવું પડે તો એની અંદર સભામાં આવી જ જવાનું. આપણે ત્યાં ઘણા બધા એવા ટેવાયા છે. આણંદની અંદર એક જશવંતભાઈ મકવાણા છે, એને આ સત્સંગ થયો અને એને પહેલી જ વાર એક વાત સાંભળી આ યોગીજી મહારાજની, એના હૃદયમાં લાગી. વાત હૃદયમાં લાગવી જોઈએ તો કામ થાય, એને લાગી ગયું કે બસ યોગીજી મહારાજે કહ્યું છે બરાબર છે. સતત આજે મને લાગે 15 વર્ષ થશે, એક પણ સભા ચૂક્યા નથી, નોટ અ સિંગલ. એટલે આપણે સત્સંગનો રેકોર્ડ કાઢે ને તો એ રેકોર્ડ નીકળે એવો છે, પણ એટલું નહીં, એક પણ સભાની અંદર મોડા પડ્યા નથી. એ હાજર જ હોય, તમે 6નો ટાઈમ નક્કી કર્યો, એ 6 વાગે પહોંચી ગયા હોય, પહેલાં હાજર જ હોય, બેઠા જ હોય ત્યાં આગળ, તો એનો વિકાસ જુદો થાય. એટલે એમાં પણ આપણે પછી આગળ વધવાનું છે. એટલે એક આ બરાબર ધ્યાન રાખવાનું. બીજી વાત, કથા વાર્તામાં જે આપણે સાંભળીએ છીએ, ઘણીવાર આપણને પછી શું થાય, યોગીજી મહારાજ વાત કરતા કે શબ્દ પોતા ઉપર લેવા, કે આ વાત કરી કે આ ડૉક્ટર ચાવડા ઉપર વાત કરી, આ હરેશ ઉપર વાત કરી, આ આરજી પટેલ ને કે આરજી પટેલ ઉપર વાત કરી, આ વિનુભાઈ પર વાત કરી, એવું લેશો ને કોઈ જાણો મજા નહીં આવે. આપણા ઉપર કરી છે, અચ્છા આપણને લાગુ ના પડતી હોય, ધારો કે દારૂની વાત કરી, તમને લાગુ ના પડતા ભૂલી જાઓ, પણ કે જાણે વાત કરી પેલો દારૂ નથી પીતો ને એ બરાબર જ કરતો, એ ભૂલી જવાનું તમારે, તમારો એ સબ્જેક્ટ નથી, તમે ભૂલી જાઓ, એનો વિચાર ના કરશો. તમને સોંપ્યું હોય તો તમે કરજો, નહીં તો તમારી એનર્જી વેસ્ટ જશે. એનો વિચાર કરવાનો નથી, આપણે આપણો વિચાર કરવાનો. એનો વિચાર સોંપ્યો હોય તો કરવાનો છે આપણે, ન કરો એવું પણ નથી. પણ એમને એમ કહેતા પછી તમે બીજાનો બીજા આ વાત બીજા ઉપર નાખો એટલે તમારી વાત તમને પકડાય જ નહીં.
પણ આપણે લાગુ પડે એવી કોઈક વાત હોય છે આપણને, તો એ આપણે વિચારવી જોઈએ ને. ભલે ધારો કે પોણો કલાક આ બધું બ્રહ્મદર્શન સ્વામી બધા વાતો કરે છે, ધારો કલાક વાત થઈ, હું કહું છું કે 59 મિનિટ સુધી જે વાતો થઈ હોય એ તમને લાગુ પડે એવી ના પણ હોય, પણ એકાદ મિનિટવાળી વાત તમને લાગુ પડે એ કામ લાગશે, તો એ પકડવી જોઈએ, તો આ વિકાસ થાય નહીં તો ના થાય. નહીં તો સામાન્ય પછી કથા વાર્તા રહે તો બરાબર છે, કથા વાર્તા આપણે સાંભળીએ છીએ, પણ આપણે આગળ વધવાનું છે, તો આમાં કંઈ કોક વાત આપણે ઉપયોગી છે કે નહીં, તો એ છે તો કેવી રીતે કરવી એ પકડો એને, કે આગળ વધવાનું છે. આ રીતે દરેકે આ કથા વાર્તાની અંદર આ વિચારવાનું છે. બીજી વાત કે આ બધી વાતો થાય છે પણ એકદમ મોસ્ટ ફંડામેન્ટલ કઈ બાબતો ઉપર ધ્યાન રાખવાનું છે, તો ગુણાચાર્ય સ્વામીએ કહ્યું કરનારે પણ ધ્યાન રાખવાનું છે અને સાંભળનારે પણ ધ્યાન રાખવાનું છે, બધારે એની પ્રેક્ટિસ કરવાની છે. તો શું કહ્યું ગુણાચાર્ય સ્વામીએ પહેલા પ્રકરણની પહેલી વાત શું કહી, ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી. આ મોસ્ટ ફંડામેન્ટલ બાબત છે. કોઈને પણ જો મહિમા સમજાશે તો કાંઈ કહેવું નહીં પડે, અને અંદર મહિમા સમજાવવો જોઈએ. કેટલું કામ થાય છે જુઓ, આ તમારા અમેરિકાની વાત કરું. અમેરિકાની અંદર એક છોકરો, આ સ્વામીને બાયપાસ સર્જરી કરે ને તે વખતની વાત છે, હવે થોડો ઘણો કંઈ સત્સંગમાં આવ્યો હશે, પછી એવા પ્રોબ્લેમ આવ્યા એટલે એણે નક્કી કર્યું કે આપણે સુઈસાઈડ કરવું, નક્કી જ ડિસિશન. પણ એમાં યોગાનુયોગ તે વખતે પ્રમુખ સ્વામી મહારાજની સાથે પેલા પરમતત્વ સ્વામી હતા લેસ્ટરવાળા, એને કંઈક ઓળખે એટલે એમણે એનો ફાઇનલ નિર્ણય અમને જણાવ્યો. આમ તો આવું કોઈ જણાવે નહીં, પણ એની સાથે એવી આત્મીયતા છે, આ સત્સંગમાં આવે છે તો એની એનો એની આત્મીયતાને કારણે એને જણાવ્યું, કોઈને જણાવેલું નહીં, પણ એને જણાવ્યું કે મેં આ નિર્ણય કર્યો. એને તો શોખ લાગ્યો. પછી એણે કહ્યું તું આ વિચારણ કરે છે બરાબર છે, પણ પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આગળ છે, તું અહીં આવી જા. એટલે પછી એને બોલાવ્યો. એટલું જો આ સમાગમમાં આવતો હતો પેલા સાથે હેત હતું, સ્વામી મને હેત હતું તો મારે આ માનવું જોઈએ, એ એણે માન્યું, ત્યાં આગળ આવ્યો. સ્વામીને તો તકલીફ હતી, બાયપાસ સર્જરીમાંથી ઉઠેલા હતા, છતાં સ્વામીએ સમય કાઢ્યો એને માટે, બધું એનું સાંભળ્યું. બે શબ્દ એને કહ્યા કે ભાઈ આ નથી કરવાનું, આપણે ભગવાન બધું સોલ્યુશન લાવશે. પાછો વરી ગયો. કેટલું મોટું કામ થયું આ સમાગમ જુઓ. કોઈ કરી શકે એવું છે લાવો, તમારું ગમે તમારા આખા આખા અમેરિકાના સાયકિયાટ્રિસ્ટ ભેગા કરો, બધા બધા બધા ઓફિસો ખોરીને બેઠા છે, પણ એની પાસે આ કેસ આવે તો કરી શકે એમ છે લાવો. એક બીજો કેસ ઇન્ડિયામાં, એ કેસ એવો બન્યો, એ છોકરો પરદેશ ભણવા ગયો, હવે ત્યાં આગળ એણે એક રશિયન છોકરી જોડે લગ્ન કરવાનું નક્કી કર્યું, ફાઇનલ કે લગ્ન કરવાનું જ, અને લઈને આવ્યો ઇન્ડિયા. એને ઘેર એના બધા કહે કે કોણ છે, કે એની જોડે લગ્ન કરવાનું છે પોતારીનો, એટલે ના થાય કે ના થાય, થાય શું ના થાય, કેટલાય થાય છે, અહીં બધું જોયું હોય ને બધું, એટલે બધું કે બધું થાય છે, નથી શું થતું. હવે એને પેલા બધાને શું જવાબ આપવો પછી? પણ એક વાત એના મગજમાંથી, જો આ સમાગમ આ કથા વાર્તા અહીં આવીએ જ છે, બધું કંઈ લાભ બધા બધી કથા વાર્તા યાદ નાય પણ રહે, પણ આવે છે તેને એને સ્વામીમાં હેત કરું. એક વાત એના મગજમાં હતી અને એણે પેલી છોકરીને કહી રાખેલું કે જો મેં તો નિર્ણય કર્યો જ છે, મારા બાપ કહેશે તો હું ના પાડીશ, મા કહેશે તો ના પાડીશ, કાકાને નહીં માનું, કોઈનું નહીં માનું, પણ મારા ગુરુ છે પ્રમુખ સ્વામી મહારાજ, અને એ મને જો ના કહેશે તો નહીં કરું, એ તારે ખ્યાલ રાખવાનો. હવે કેસ પ્રમુખ સાહેબ મહારાજ પણ આવ્યો, સુપ્રીમ કોર્ટ, બીજી તો કોર્ટમાં જરૂર જ નહીં, આ તો સીધો ત્યાં આવી ગયો, પહેલાંનું પહેલાં કોર્ટમાં કંઈ જરૂર જ નહીં, હા ભરતર બીજા કરે, પણ બધા પછી સ્વામી પાસે કેસ લાયા, સાહેબ બધું સાંભળી લીધું એનું, બધું શાંતિથી સાંભળ્યું, સાહેબ કહ્યું કે આપણે નથી કરવાનું, મૂકી દીધું, આ કોઈ તાકાત છે લાવો. તો જો ઘણી વસ્તુઓ એવી છે કે જે બતાવાતી નથી, તો ભાઈ શું લાભ થાય છે સમાગમમાંથી? આ તમે સાંભળ્યું અહીં શિબિરમાં ઘણા બધા આવ્યા છે, ઘણાને શિબિર અહીં પૂરી થશે ને, આ દરવાજાને બહાર નીકળશે ને કશું યાદ નહીં હોય, પણ વાંધો નથી, તમે આયા છો તો સ્વામીમાં હેત થશે. એ હેત થયું છે ને, એ કોક વખતે તમને કંઈક બ્રેક મારશે. એ બ્રેક કેવી રીતે વાગે છે, શું વાગે છે, એ બધું સમજાતું નથી, આ તો બહુ અભ્યાસ કરે ને તો આ બધો આપણને ખ્યાલ આવે છે. એટલે આ મહત્ત્વની વસ્તુ છે, આ ઓર્ડિનરી નથી. એટલે પહેલાં તો જે કરે છે બધા એ આપણે વ્યવસ્થિત કરવું, મહિમા સમજીને કરવું, જે કરાવે છે આપણે ધીરુભાઈ કરાવે છે, બીજા પણ ઘણા બધા વિચરણમાં જાય છે અને કરાવે છે, તો એ કરાવજો. આના જેવું કોઈ મોટું કાર્ય નથી. હાઈએસ્ટ વર્ક આની અંદર કોઈ પણ હોય તો એ ભગવાનમાં હેત કરાવવું એ છે. ભગવાનમાં હેત કરાવ્યું ને,
બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થવાનું છે, બાકી કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન થવાનું નથી, ગૂંચવાડો વધવાનો છે. તમે ગમે તે એક બાજુ સોલ્યુશન લાવશો અને બીજા 10 પ્રોબ્લેમ ઊભા થશે. આ બધું કોમ્પ્લિકેશનવાળું છે, પણ ભગવાનની વાત એવી છે, એ જો સમજાઈ જાય તો એ આપણી સેવા થઈ જાય. એક એક જણ આવો ઉઘરી જાય તો કેટલું મોટું કામ થાય. ભલે આપણે પૂરે, પણ એને સ્વામીના યોગમાં લાયા તો કામ તો સ્વામી કરશે. પ્રમુખ સ્વામી મહારાજનું બાયપાસનું ઓપરેશન તો સુબ્રહ્મણ્યમે કર્યું, પણ બધા અંદર ભર્યા ને. કોઈકે સજેસ્ટ કર્યું કે ભાઈ હોસ્પિટલ બહુ સારી છે, ત્યાં વળી પેલા ભૂપેન્દ્ર પટેલ અને બીજા ત્રીજા આ છે બધા, પણ બધાનું યોગદાન થયું. મુખ્ય કરનાર એ છે, એમ મુખ્ય આ છે, પણ એમાં જોડાવો, આખું તંત્ર ઊભું કરો તો બધાની જરૂરિયાત છે. બધા આ રીતે જો ધારો કે ગઈકાલે આપણે આ મિટિંગ ગોઠવી, આ બધાને ભાવ થયો, પહેલાં પણ ભાવ થયો, એમાંથી કોઈને સત્સંગ થશે, કોઈને સદભાવ થશે, ધીરે ધીરે બધા આગળ વધશે તો આગળ બધું વધ્યું છે. એટલે આવા બધા કેટલા બધા કાર્યો થાય છે જોવા, અને દેશમાં થાય છે બરાબર છે, અમેરિકામાં થાય છે જોવા, અને આવા જે કોઈ નથી કરી શકતા એ આ કરત. પ્રમુખ સ્વામી મહારાજે કેટલા બધા કેસ તમે જુઓ, આ મોટી મોટી કોર્ટોમાં જે સમાધાન નથી થતું ને એ સ્વામીએ કરેલું છે. હવે કંઈ બહાર આવતું નથી, પેલા તો બધી બહાર આવે, કોર્ટ આવે, વકીલ આવે, કારા કોર્ટ પહેરે, કાગળી અને ફાઇલો, ને અહીં તો કશું ફાઇલ જેવું દેખાય જ નહીં. અને સ્વામી બેસે અને પછી એ સમાધાન થાય, પછી પેલા લોકો કહે કે જો આ સ્વામી ના ભર્યા હોત તો મારે ખૂન થાત. આ પેલા અપૈયા છોડાયા, 150 વર્ષના તમે આખો સંવાદનો જોયો હશે, પણ એ જે આખો ઇતિહાસ સાંભળે તો ખબર પડે, કોઈની બુદ્ધિ એમાં ના ચાલી, ગવર્મેન્ટ થાકી ગઈ. ભલે બહારથી કંઈ નહોતું થતું, પણ અંદર વેર, એટલું બધું પાણી પીવે જ નહીં. એના ગામમાં જઈને સગવડ તો પાણી ના પીવે, એ સ્વામી આખું બદલ્યું ત્યાં આગળ. એ માણસ બદલાયું, કેટલો ફેરફાર થયો. તો આવું ઘણું બધું કાર્ય સ્વામી કરે છે, એટલે આ સમાગમની અંદર આ તો એ આપણે જાણવાનું, અને એ બધું બીજાને આ કહેતા રહેવાનું, અને એ રીતે આ ભગવાનનો મહિમા સમજાય કે સ્વામીનો મહિમા આ છે. ઘણો બધો મહિમા છે, નથી એવું નહીં. આપણે કંઈક ભૂકંપમાં કામ કર્યું, હોસ્પિટલ કરી, સ્કૂલ કરી, એ શું છે બાહ્ય કયું બતાવવું, એ કામ કોઈ કરતું નથી. પણ મોટું કાર્ય તો જુદું આ છે, ભગવાનમાં નિષ્ઠા કરાવે છે, એને અંતર્દૃષ્ટિ કરાવે છે, પોતાની ભૂલ જોતો થાય છે. કોઈ માણસ પોતાની ભૂલ શોધવા તૈયાર જ નથી, દરેક બીજાની જ ભૂલ બતાવે, તું ખોટો છે, તું ખોટો છે. અહીંયા આગળ આખી પાછી વૃત્તિ વરત કે ના ભાઈ મારી ભૂલ છે. તો આખી બધું કાર્ય આ સત્સંગમાં થાય છે, એટલે આપણે જે આ કાર્ય કરીએ છીએ એ સારામાં સારું કાર્ય કરીએ છીએ, તો એને વધારે સારું કરવું અને બીજાને પણ વધારે બધા અંદર આવે એનો આ પ્રયત્ન કરવો. એ રીતે બધા જાગ્રત થાવ, બધા જાગ્રત છો, એની અંદર વિશેષ જાગ્રત થાવ, નથી કરતા એવું નહીં. મહંત સ્વામીને એ બધા અક્ષરધામના પ્રોજેક્ટ માટે બધા પ્રદર્શનો જોવા માટે નીકળેલા, તો મર્સિડીઝ ગાડીનું પ્રદર્શન છે, તો પછી ત્યાં બધું જોયું અને ગાડીમાં જે ફેરફાર કરેલા, પેલી SRS બેગ તે વખતે આવેલી, તો પછી વાત કરીને તો મહંત સ્વામી ખુશ થઈ ગયા કે તમે લોકો તો અદ્ભુત વિચાર કરો છો. કેટલું માણને એક્સિડન્ટ થાય ને આ સ્પીડ હોય, અને એ સ્પીડ હોય તો આવું વાગે અને બેગ ઓટોમેટિક બહાર નીકળે ને બધું આ થાય, કે અદ્ભુત કરો છો. બહુ વખાણ કર્યા. ત્યારે પેલો બોલ્યો, પેલો જે બતાવનાર આવ્યો હતો, એ કે તમે કહ્યું બરાબર છે, પણ કે અમારી દ્રષ્ટિ આ ગાડીમાં જે કંઈ કામ અમે કર્યું છે ઇટ ઇઝ ઓન્લી 10%. એને કેવું લાગે છે? તો જો આપણે ઘણું બધું કર્યું છે, આ અમેરિકામાં કાંઈ નહોતું, એની અંદર આટલા મંદિરો થયા, આવા સમયા થાય, બધા ઉત્સવ થાય, બધા યુવક સંમેલન થાય, 2500 ને 3500 બધા હરિભક્તો ને યુવકો ને બાળકો બધા 5-5 દિવસ સુધી ભેગા રહે, ઘણું જ સારું કાર્ય છે. નથી કર્યું એવું નહીં, પણ હજુ ઘણું આપણે કરવાનું છે. પહેલું આપણામાં કરવાનું છે. સવારે વાત કરી હતી આપણે કે આપણે ભગવાનને પામવાનું છે. આપણે ભજન તો કરીએ છીએ, પણ આપણે અક્ષરરૂપ થવાનું છે, આપણે ભ્રમરૂપ થવાનું છે, આપણે નિર્વાસનિક થવાનું છે. એ ઘણું મોટું કાર્ય છે. તો એ બધું એની અંદર આપણે ઉડા ઉતરવાનું છે, અને એ બધાને વિશેષ પ્રેરણા પ્રાપ્ત થાય એવી મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના.

આજે બધું દેખાય છે અને આપણે જોયું અને જોવાના છીએ, એ બધા સંતો હરિભક્તો અને વેલ વિશર્સ એમનો જે પ્રયત્ન છે એને લીધે છે. તમે બધાએ ખૂબ દાખલો કર્યો, સંતો હરિભક્તો અને આ કક્ષાએ આપણે લઈ દીધા. જો અત્યારે પ્રાઇમ મિનિસ્ટર આવ્યા, બીજા મેયર આવ્યા, બીજા હાઈ કમિશન આવ્યા, કેટલું સરસ બોલ્યા. અને સાહેબે તો વાત કરી કે અરેન્જમેન્ટ ઓફ વર્ડ્સ એના કરતાં અરેન્જમેન્ટ ઓફ હાર્ટ એ વધારે અગત્યનું છે. સાચું, સાંઈ બાપાએ બોલતા પણ જે એમની ભાવના હતી એ તો હજાર ગણી હતી, અને એમાંથી બોલતા એ સ્વામી બાપાએ એન્જોય અધર્સ લાઈઝ આર ઓન એવરી મોમેન્ટ એવરી સેકન્ડ એની વેર એની પ્લેસ. બધા 24 કલાક એમના હૃદયમાં આ ભાવના હતી, એટલે આ બધું આપણે ખૂબ ઉપર આવ્યા છે. અને પુરુષ પ્રયત્ન અને એકલી ભાવના બે જોડે, એકલી પુરુષ પ્રયત્ન કામમાં ના આવે, એકલી ભાવના કામમાં ના આવે, બે કોમ્બાઈન થાય, પુરુષ પ્રયત્ન અને હરિકૃપા એ બે ભેગું થાય. એટલે અને આપણે બે કર્યું છે, પુરુષ પ્રયત્ન સખત કર્યો છે અને ભગવાનની કૃપા તો છે જ. ભગવાનની કૃપા એના ઉપર જ થાય જે પુરુષ પ્રયત્ન કરે, નહીં તો બધું ખાલી વાતોના વડા થાય, કાંઈ ના થાય. એટલે મૂળ તો તમે હરિભક્તો સંતો ખૂબ દાખલો કર્યો છે અને કરવાના છો, અને આજે આપણે આ બધા રિજનમાં મંદિર કરવાના એ બધા થઈ જશે. મંદિર ભવ્ય થશે અને બધાને શાંતિ ને સુખ આપશે અને ભક્તિભાવ ખૂબ વધશે. બસ ભગવાનને પ્રાર્થના કે આપણે પુરુષ પ્રયત્નથી હારવું નહીં, મંડ્યા જ રહેવું, અને ભગવાનની કૃપા તો છે જ. સદાનંદ સ્વામી.

આપણા બે પ્રકારના માણસો હોય છે. વન થરડ જેન્ટલમેન, દે વિશ એવરીથિંગ ગુડ, અને બીજા ઇવલ પીપલ, દે ડિસ્ટ્રોય, દે ઓનલી અન્ડરસ્ટેન્ડ ઇન ડિસ્ટ્રક્શન. અને જે આપણે ખરેખરા હોય અને મોટા ભાગે દુનિયામાં સારા હોય છે, પણ અમુક જ એવા હોય અને એને લીધે બધું આ જેવા 2500 માણસ આપણે નિર્દોષ માણસ, એકદમ નિર્દોષ માણસ, વગર લેવા દેવા વગર મોતને ઘાટે પહોંચ્યા. પણ આપણે પ્રાર્થના કરીએ છીએ પ્રમુખ સ્વામી મહારાજને, સ્વામિનારાયણ ભગવાનને, કે એમનું બધું રૂડું થાય, ભલું થાય, જે જ્હોન એફ કેનેડી એમને કહ્યું, વી આર નોટ હિયર ટુ કર્સ ધ ડાર્કનેસ બટ ટુ લાઇટ અ કેન્ડલ દેટ વિલ ટેક અસ થ્રુ ધ ડાર્કનેસ ટુ એ સેફ એન્ડ સેફટી પ્લેસ. હવે આ એમને કેનેડીને ભાવના શું હતી કે જે થઈ ગયું એ થઈ ગયું, અને યાદ કરવા માટે કે આપણે ફરી ભૂલ ના થાય એટલે જ યાદ કરો, બાકી એ ગયું એ ગયું. અને નવેસરથી આપણે આગળ વધવાનું, સરથી આપણે આગળ વધવાનું

એન્ડ જોય ઓફ અધર્સ લાઈઝ અર ઓન, એ વાત કરી. એન્ડ ટ્રાય લાઈફ એવરી મોમેન્ટ એવરી સેકન્ડ હી લિવડ, હી નોટ ઓનલી કોટેડ બટ હી લિવડ હિઝ લાઈફ એન્ડ ટ્રાય લાઈફ. અને 24 કલાક આપણે એમની ભાવના નહીં, પ્રત્યક્ષ જીવન જ એવું જીવન જ એક, અને બીજો કાંઈ વસ્તુ જ નહીં. અને જો બધાને માફ કરી શક્યા, ઓલા આતંકવાદીને પણ માફ કરી શક્યા, કે ભલે એનું એ જે એને કર્યું પણ એનું સારું થાય, આવું કોઈ કરે નહીં. અને પછી એમને કહ્યું કે પીસ કેન નોટ બી એન્ફોર્સ્ડ, પીસ કેન નોટ બી એન્ફોર્સ્ડ, ઇટ રિક્વાયર્સ અન્ડરસ્ટેન્ડિંગ ફોર પીસ રાધર અન્ડરસ્ટેન્ડિંગ. તો જો તમે ફોર્સ કરીને ગડબડ સડબડ કરીને પરાણે આ પીસ લાવવાની વાત છે જ નહીં. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, એકબીજાને સમજીએ તો આ પીસ આવે. અને ગાંધી મહાત્માએ તો કહ્યું એન આઈ ફોર આઈ કીપ મેક્સ ધ હોલ વર્લ્ડ બ્લાઇન્ડ, એટલે આઈ ફોર એન આઈ મેક્સ ધ હોલ વર્લ્ડ બ્લાઇન્ડ. એમણે કહ્યું કે જો આપણે આ ઝઘડતા જ રહીશું તો ક્યારે અંત નહીં આવે, અને વધારે બગડશે. પણ એમાં તો એટલે શાંતિ માટે બીજી બધી વસ્તુ છે, માણસાઈ જોઈએ, ભલમનસાઈ જોઈએ, અને આપણે મોટા પુરુષ આ દુનિયામાં કેટલાય મોટા પુરુષ થયા છે એને પગલે ચાલીએ તો આનું પીસ આવે. અને પીસ તો દરેક જેન્ટલમેન, એવરી જેન્ટલમેન વિશેસ ફોર પીસ, એટલે આપણે એ માર્ગે ચાલવું. અને આજે મહારાજે એવી બધી વાત કરી. બીજી વાત છે કે આપણે હુ ઇઝ રાઇટ એને બદલે વોટ ઇઝ રાઇટ, હુ ઇઝ રાઇટને બદલે વોટ ઇઝ રાઇટ એને જાય તો કોઈ પ્રશ્ન ના થાય. પણ હુ ઇઝ રાઇટ માટે જે કરે તો તોફાન બધું થાય, ક્લેશ કંકાશ થાય. હુ ઇઝ રાઇટ ઇઝ એ બેડ વર્ડ, એટલે આપણે આ બાજુ જવું. અને બીજી વાત કરી કે ઇટ્સ નાઇસ ટુ બી ઇમ્પોર્ટન્ટ બટ ઇટ્સ મોર ઇમ્પોર્ટન્ટ ટુ બી નાઇસ. જો આને આખું જો એના પર સ્ટ્રેસ, જો સારા થવું એ ઠીક વાત છે, એ મહત્ત્વના થવું સારી વાત છે, પણ સારા થવું બધી વાત. અને વી રિક્વાયર સચ પીપલ ઇન ધ વર્લ્ડ દેટ સારા થાય, એટલે મીન્સ જે બધાનું સારું ઈચ્છે, બધાનું ભલું ઈચ્છે. આ બધા મહાન પુરુષોને આ ભાવના છે, અને ઘણા બધા જીવ્યા છે. જો મંડેલા, એને એ જેલમાંથી બહાર આવતા હતા તો કોઈ અમે અબ્દુલ કલામ સાહેબે પૂછ્યું કે તમે બહાર આવતા હતા તો તમારી ભાવના શું હતી, તો કે હજો બહાર આવ્યો એટલે મારા મનમાં જો ભાવના હોય કે આ બદલો લેવાની ભાવના હોય, એ બધી ભાવના હોય. જો 27 વર્ષ જેલમાં રહ્યા તો એવી ભાવના પ્રગટે કે રિવેન્જ ફૂલ ફોર્મમાં લેવું, પણ એમને ના કહે કે

0: Joy, if I had to take revenge with thee, तो आई वुड स्टिल बी इन जेल, क्योंकि भावना थी जेल मन बाहर. इफ भव्य भावना हो क्या बधू मूक्य, हाथ कड़ी मूकी, पग में बेड़ी मूकी, बीजा सेल मूक्या, चार बाय चार सेल में बंधाय, बीजू घनी बड़ी टॉर्चरिंग थी, ये बधू मूक्य. तो वाई शुड आई कैरी envy and revenge? એટલે જો અબ્દુલ કલામ સાહેબના અને અબ્દુલ કલામ સાહેબ એ બેનું અદ્ભુત મિલન હતું. એ બધી ઘણી વાતો કરી અને આવી જ વાતો કરી. તો જો સારા લોકો છે ને એ બધું સારું જ છે, બધાનું ભલું જ છે, અને આપણે એ માર્ગે જવું. Why is it necessary to fight out your way? એવું લાગતું નથી આપણને. પીસફુલી આપણે જે બધું કરીએ એ રીતે આપણે રહીએ. તો જો આ પ્રમુખ સાહેબ મહારાજ તો લિવિંગ એક્ઝામ્પલ, એવરી મોમેન્ટ, એવરી સેકન્ડ, એવરીવેર હી લિવડ હિઝ લાઈફ. આ બધી ભાવનાથી કર્યું એન્ટાયર લાઈફ, એવરી મોમેન્ટ. વાત કરી નથી, હી લિવડ હિઝ લાઈફ. એટલે આપણે તો એમના શિષ્યો છે, આપણામાં તો આ બધું આવવું જ જોઈએ. સહજાનંદ સ્વામી મહારાજ.
1: આવ્યા અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ, શોભે અક્ષર સાથ સુંદર છબી, લાવણ્ય તે જો મઈ, કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી, સહજાનંદ કૃપાળુને નિત નમુ સર્વાવતારી હરિં. શોભો સાધુ ગુણે સદા શરણને જગતે અનાસક્ત છો, શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપા તણુ પાત્ર છો, ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જ છો, નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જવંદુ અહો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. આપણે પારાયણમાં અત્યારે વાત ચાલે છે કે ગુણાતીતાનંદ સ્વામી એમ કહ્યું કે ભગવાન તો 30 વર્ષ સત્સંગમાં રહ્યા ને હવે સાધુ રૂપે 10-20 પેઢી રહેશે. એટલે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ દ્વારા મહારાજ પ્રગટ છે એ વાત આપણે સમજીએ છીએ. એમાં જેવું શ્રીજી મહારાજનું વ્યક્તિત્વ હતું એવું આજે પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્વ આપણને દેખાય છે. મહારાજના જીવનમાં જે જે ગુણોના દર્શન આપણને થતા અને થાય છે એવા જ ગુણોનું દર્શન આપણને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ થાય છે. જેવા શ્રીજી મહારાજથી કાર્યો થતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજથી પણ થાય છે. જેવું શ્રીજી મહારાજનું ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્ય હતું એટલું જ ઐશ્વર્ય પ્રતાપ અને સામર્થ્ય આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજનું દેખાય છે. એટલે એ રીતે ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજમાં ઘણી બધી સામ્યતા રહેલી છે એ વિષયક વાતો આપણે થોડા દિવસોથી સમજીએ છીએ. એમાં મહારાજના જીવનના અનંત ગુણો એવા સ્વામીમાં જે છે એ પ્રસંગો દ્વારા આપણે થોડા દિવસથી સમજીએ છીએ. ગઈકાલ આપણે સમજેલા કે શ્રીજી મહારાજે પોતે જબરદસ્ત આ સંકલ્પો આ સંપ્રદાય માટે કરેલા છે, સાથે સાથે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પોતે કાર્ય કરતા એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ આ સંસ્થાના સંપ્રદાય માટે ઘણા બધા એવા બઢિયા સંકલ્પો કરેલા છે અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પ્રમુખ સ્વામી મહારાજ કાર્ય કરે છે. પછી એ વાત આપણે જોયેલી કે એક લૌકિક દ્રષ્ટિએ શ્રીજી મહારાજ જેવા બુદ્ધિશાળી હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ લૌકિક દ્રષ્ટિએ અત્યંત બુદ્ધિશાળી છે એ વાત પણ આપણે ગઈકાલે સમજેલા. ત્રીજી વાત એ સમજેલા કે આટલું બધું છે છતાં મહારાજ અને સ્વામીને કોઈ દિવસ ક્યાંય અપેક્ષા નથી, કોઈ વ્યક્તિ પાસેથી અથવા તો કોઈ અનુકૂળ સંજોગો બંધ બેસતા બની જાય અને સંપ્રદાયને મોટી પુષ્ટિ મળી જાય એવી અપેક્ષા શ્રીજી મહારાજને પણ કદાપી નથી અને આજે પ્રમુખ સ્વામી મહારાજને પણ એવી કોઈ અપેક્ષા નથી. કેવળ એક પોતાના બાહુબળ એટલે કે પોતાનો પરિશ્રમ અને પોતાના ગુરુ અને ઈષ્ટદેવના આશીર્વાદ અને કૃપાથી જ પોતે આ સંપ્રદાય ચલાવે છે. એટલે આવી રીતે એ બધી વાતો આપણે ગઈકાલે સમજતા હતા અને છતાં એકદમ આનંદમાં સ્વામીશ્રી રહી શકે છે. જેવા શ્રીજી મહારાજ નિખાલસ હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ પણ નિખાલસ છે એ પણ વાત આપણે ગઈકાલે સમજેલા. આગળ ઉપર આજે જેવા શ્રીજી મહારાજને જીવ પ્રાણી માત્ર પર દયા હતી, દરેકનું પોતે એક કૃપા દ્રષ્ટિએ કરીને કલ્યાણ કરતા એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ જીવ પ્રાણી માત્ર ઉપર અત્યંત દયા રહે છે, અત્યંત કૃપા રહે છે અને એ કૃપા દ્રષ્ટિએ કરીને સર્વ પ્રકારનું શ્રેય એ જીવ પ્રાણી માત્રનું કરતા હોય છે. એમને કોઈના પ્રત્યે ઊંચ નીચનો ભાવ નથી, કોઈના પ્રત્યે ગરીબ તવંગરનો ભાવ નથી. એમના હૃદયમાં તો સર્વ માટે સરખું જ સ્થાન છે. તો આ વિશેષતા મહારાજની હતી અને આજે પ્રમુખ સ્વામી મહારાજની પણ એ વિશેષતા આપણને જણાય છે. શ્રીજી મહારાજ એક વખત કચ્છ પ્રદેશમાં વિચરણ કરતા માંડવી ગામે પધારેલા અને ત્યાં વહેલી સવારે મહારાજ ત્યાં ઓસરીએ બેસીને દાતણ કરતા હતા. તે વખતે એ ઓસરીની સામે જ એક ઊંટવાળો રહેતો હતો, એટલે કે બે કે ત્રણ ઊંટ એની પાસે હતા અને ઊંટ પછી મજૂરીએ ચલાવે ને એ રીતેનું રોજગાર ચાલતો. એટલે માલની હેરાફેરી કરવાની હોય કોઈ શેઠિયાઓને કે ઘર વખરીની એમાં એ પોતે ઊંટ ભાડે આપે અને એ ઊંટ એમાંથી એની કમાણી થાય. તો મહારાજ ત્યાં દાતણ કરતા હતા, સામે એક ઊંટ ઊભેલો. એ ઊંટને મહારાજ આમ જોયો, એનો હાવભાવ એનો ચહેરો ને એની આંખો જોઈ એટલે મહારાજને એવો ખ્યાલ આવ્યો કે ઊંટ તો ભૂખ્યો છે, એને બહુ જ ભૂખ લાગે છે. એમ મહારાજ સમજ્યા ને પેલો ઊંટવાળો જરા આમ બહાર દેખાણો, એટલે મહારાજે એને બોલાવ્યો અને મહારાજે બોલાવીને કહ્યું કે આ તારો ઊંટ છે એ ભૂખ્યો લાગે છે. તો કે તમારી વાત સાચી છે, ગઈકાલે બપોર અને રાત્રે હું એને કંઈ ખાવા આપી શક્યો નથી એટલે ખરેખરો ભૂખ્યો છે. અને પછી મહારાજે ત્યાં દાંતણ પૂરું કરી લીધું, મહારાજે એમને ઊભા રાખ્યા ત્યાં. અંદર જઈને સંતોને વાત કરી કે ગઈકાલે સાંજે તમે જોડી માગી, તે જોડીમાં કંઈ વધ્યું છે જમવાનું? ત્યારે સંતોએ કહ્યું કે ગઈકાલે અમને એક બે ઠેકાણેથી લાડુ મળેલા, પણ રાત્રે તો હળવો ખોરાક લીધેલો એટલે લાડુ બધા એમ જ પડ્યા છે. મહારાજ કે કેટલા સંતો જોડી માંગવા ગયેલા? ત્યારે સંતોએ વાત કરી કે 8-10 સંતો હતા. મહારાજ કે બધાના જોડીમાં ત્યાં લાડુ અને અન્ય ખોરાક છે? ત્યારે વાત કરી કે હા મહારાજ. મહારાજ કે એમ કરો, તમારી બધી જોડીઓમાંથી જે કંઈ પદાર્થ હોય એ બધું લાવો અને આપણે આ ઊંટને જમાડીએ. એમ કહીને શ્રીજી મહારાજે બધું જ મંગાવડાવ્યું અને મહારાજે પછી એ ઊંટને બધું લાડુ જમાડ્યા. ઊંટના નસીબમાં લાડુ અને એ પાછા કોના હાથના? મહારાજના, પૂર્ણ પુરુષોત્તમ નારાયણના હાથના. પણ મહારાજે સંતોની જોડીમાંથી લાડુ કાઢીને ઊંટને જમાડ્યા. તો કેટલી બધી એક દયા, કેટલી બધી કરુણા એ મહારાજના અંતરમાં જીવ પ્રાણી માત્ર માટે હતી, એવી જ દયા અને કરુણા આજે પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં પણ જીવ પ્રાણી માત્ર માટે છે. 1987માં જ્યારે જબરજસ્ત દુષ્કાળ ગુજરાતમાં પડેલો. સ્વામીશ્રી એક પ્રસંગે ત્યાં ગોંડલમાં હતા અને સ્વામીને એમ થયું કે આપણે પણ કેટલ કેમ્પની શરૂઆત કરીએ. સરકારે પણ ઘણા બધા કેટલ કેમ્પ ખોલેલા, અન્ય સંસ્થાઓએ પણ ખોલેલા. સ્વામીશ્રીને પણ મનમાં ઈચ્છા થઈ કે આપણે પણ આ કેટલ કેમ્પ ખોલીએ અને આ મૂંગા પશુઓ અત્યારે બિચારા મરે છે, એ તરસ્યા અને ભૂખ્યા, તો આપણે બધાને બચાવીએ. અને એવો સ્વામીશ્રીને સંકલ્પ થયો. એટલે સ્વામીશ્રીને એમ થયું કે પહેલાં આપણે કોઈ કેટલ કેમ્પ કોઈએ કર્યો હોય તો જોઈ આવીએ કેવી રીતની વ્યવસ્થા એ લોકો કરતા હોય છે, તો આપણને જરા અંદાજ આવે, ખ્યાલ આવે. એમ સમજીને સ્વામીશ્રીએ નિર્ણય લીધો. જ્ઞાની સ્વામીને કહ્યું કે આપણે પડદરી પાસે, એટલે વાંકાનેરથી ઉપર પડદરી પાસે ત્યાં કેટલ કેમ્પ ચાલે છે, તો ત્યાં આપણે જોવા માટે જવું છે. એટલે ગોંડલના કોઠારી સ્વામી છે જ્ઞાની સ્વામી, પછી રાજકોટના કોઠારી યોગી સ્વરૂપ સ્વામી, એ બંને સંતોને સ્વામી કીધું કે તમે સાથે ચાલો. એટલે બધા સ્વામી અને સંતો બધા ત્યાં ગયા અને ત્યાં એ કેટલ કેમ્પ સ્વામીશ્રીએ જોયો. સ્વામીને ગમ્યું અને સ્વામીને એમ થયું કે આપણે પણ કેટલ કેમ્પ કરવો છે. પણ જ્યાં સ્વામી ત્યાં કેટલ કેમ્પમાં પ્રવેશ્યા એટલે બધા જ આ મૂંગા પશુઓ ઢોર બધા સ્વામીને વીંટળાઈ વળ્યા, એકદમ નજીક આવી ગયા, આમ દોડી ગયા. સ્વામીને પણ બહુ આશ્ચર્ય થયું. એમને વ્યવસ્થાપકોને પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે સ્વામી, આ તો બધા ભૂખ્યા હોય છે અને આખા દિવસમાં એના ખોરાક કરતાં માંડ આપણે એને અડધું આપી શકીએ છીએ. એટલે કોઈ બહારથી આવા મહેમાન આવે તો એ લોકોને પણ, એટલે કે મૂંગા ઢોરને પણ આશા બંધાઈ જાય છે કે મારી માટે કંઈક ખાવાનું લઈને આવ્યા હશે. આટલી વાત સાંભળી અને સ્વામી એકદમ ઇમોશનલ થઈ ગયા, એકદમ ગળગળા થઈ ગયા. સ્વામીના આંખમાં આંસુ આવી ગયા. સ્વામીને એમ થયું કે આપણે કરવું જ જોઈએ આ લોકો માટે. આ લોકોએ આખા જીવનકાળ દરમિયાન એ દૂધ આપીને આપણને પોષ્યા છે, તો આ પ્રસંગે આપણે એમને સાચવવા જોઈએ. અને એમાં પણ એક વાછડું હતું, એ તો એકદમ સ્વામીની પાછળ પાછળ જ ફર્યા કરે. એની આંખમાં પણ ઘણા બધા આંસુ હતા. વારાઘડીએ સ્વામી એની સામે જોઈને સ્વામી આમ ઇમોશનલ થઈ જતા. પછી ત્યાંથી વધાઈ લઈને સ્વામી પાછા આવ્યા. ત્યાં આવીને સ્વામીએ કેટલ કેમ્પ કરવાનો નિર્ણય તો જાહેર કર્યો, પણ જ્ઞાની સ્વામીને બોલાવીને કહ્યું કે તાત્કાલિક તમે બધી વ્યવસ્થા શરૂ કરો. અને ત્યાં રાજકોટ પાછો ફોન જોડાવી અને યોગી સ્વરૂપ સ્વામીને વાત કરી કે તાત્કાલિક ત્યાં કેટલ કેમ્પમાં 2 ખટારા ઘાસ મોકલી આપો. અને ફોન ઉપર બોલ્યા સ્વામી કે પેલું જે વાછરડું હતું એની આંખમાં જે આંસુ હતા એ હું જોઈ ના શક્યો. સ્વામી કે એ આંસુ હું જોઈ ના શક્યો, એટલું બધું ભૂખ્યું હશે, આપણે એને જમાડીએ. એમ કહીને સ્વામીએ 2 ટ્રક ઘાસ તો તાત્કાલિક ત્યાં એ કેટલ કેમ્પમાં મોકલી જ આપ્યા. તો મહારાજને પણ એવી રીતે જીવ પ્રાણી માત્ર ઉપર કરુણા રહેતી, એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ જીવ પ્રાણી માત્ર ઉપર કરુણા છે, આ એમના વ્યક્તિત્વમાં સામ્યતા છે. એટલે મહારાજ એમના દ્વારા પ્રગટ છે એ આવા બધા અનેક ગુણોની સામ્યતા પરથી આપણને પ્રતીતિ આવે. અને આ તો પશુની વાત થઈ, પણ જીવ પ્રાણી માત્ર ઉપર, દરેક વ્યક્તિ ઉપર પણ આટલો જ પ્રેમ અને આટલી જ કરુણા એ શ્રીજી મહારાજને અને પ્રમુખ સ્વામી મહારાજને છે. મહારાજ ત્યાં એક વખત પંચાળામાં બિરાજમાન હતા અને ત્યાં ઘણા વખત સુધી રહ્યા. અને સંતો હરિભક્તોને ખૂબ રાસનું, પોતાની મૂર્તિનું ખૂબ સુખ આપેલું. મહારાજ બધાને જમાડતા હતા. તે વખતે ત્યાં નદીના વોખડાને પેલે પાર ત્યાં બધા પેલા જે દુબળા લોકો હોય પછાત જ્ઞાતિના એ બધા ત્યાં દૂર ઊભેલા. ત્યારે મહારાજે કહ્યું કે આપણે તો ગામ ધુમાળા બંધ છે અને બધાને જમાડીએ છીએ, તો એ લોકોને પણ બોલાવો. ત્યારે આ લોકોએ કહ્યું કે સ્વામી, એટલે કે મહારાજ, એ બધા તો પછાત જ્ઞાતિના છે, એ તો અમારી, અમે તો એની સાથે ભળીએ પણ નહીં અને બોલાવશો તો એ લોકો નજીક આવશે પણ નહીં, એટલે પછી છેલ્લે વધ્યું ઘટ્યું હશે તો આપણે એને જમાડશું. ત્યારે મહારાજ કે જુઓ, હું સહજાનંદ રૂપી સૂર્ય પ્રગટ થયો છું અને આ સૂર્ય આકાશમાં પ્રગટ થાય છે તો એ પણ કોઈના પ્રત્યે પણ ભેદભાવ રાખ્યા સિવાય પોતાનું તેજ, પોતાનો પ્રકાશ બધાને આપે છે, તો હું સહજાનંદ રૂપી સૂર્ય હું કેમ ભેદભાવ કોઈના માટે રાખી શકું, બોલાવો બધાને. અને એ લોકોની સામેત સ્વામી મહારાજે બીજી પંગત બેસાડી અને બધાને ખૂબ પ્રેમથી જમાડ્યા. ત્યારે બધાના અંતરમાં પણ એમ થયું કે સ્વામિનારાયણ છે ભગવાન સાચા, સહજાનંદ છે ભગવાન સાચા, નહીં તો આવા ભેદભાવ એના અંતરમાં, કોઈના પણ અંતરમાં રહી જાય પણ આ મહારાજ ભગવાન છે તો એના અંતરમાં કોઈ ભેદભાવ સંભવે નહીં. તો મહારાજે જેમ જીવ પ્રાણી માત્ર ઉપર એમને કરુણા હતી, એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ જીવ પ્રાણી માત્ર ઉપર કરુણા. એક વખત સ્વામી ત્યાં અટલાદરામાં હતા, તે વખતે રાત્રે જ્યારે આરામમાં જતા હતા, આપણા એક યુવક સુરેશ માસ્તર, એમણે સ્વામીને વાત કરી કે સ્વામી, તમે અહીંયા આટલા જ રહો ત્યારે આજુબાજુના બધા પછાત વિસ્તારોના આદિવાસીઓને તો બહુ મજા પડી જાય છે. એટલે સ્વામીએ પૂછ્યું કે શેની મજા પડે છે લોકોને? કે સ્વામી, સવારથી એ લોકો બધા ટ્રેક્ટરો ભરી ભરીને અહીંયા અટલાદરા મંદિરે આવી જાય છે. આમ તો કોઈ બહુ સત્સંગી કોઈ હોતા નથી, ગામમાંથી ભાગ્યે જ 2-5, 10-15 કુટુંબો સત્સંગી હોય, પણ એની સાથે બીજા બધા પણ આવી જાય અને સવારે નાસ્તો ભરપેટ કરે અને નાસ્તો કરીને અને પછી જ્યાં ત્યાં આડાવડા ઝાડ નીચે સૂઈ જાય. પાછો બપોરનો સમય થાય, સવારની કથામાં ખૂબ બેઠા ના બેઠા આડાવડા ફરે, ગામમાં ફરવા જાય. સવારે ત્યાં સવારની કથા પતન 11-11:30 થયા હોય, પહેલાં જ પંગતમાં જોડાઈ જાય અને પેટ ભરીને પાછા જમે. જમીન કલાક આરામ કરીને પાછા બીજી વાર જમવા આવે. ખબર નહીં એ લોકોને ભૂખ તરત લાગી જતી હશે તો, કારણ કે આખા વર્ષ દરમિયાન તો આટલું સારું જમવા મળ્યું હોય નહીં. એટલે કે જમીન પાછા છેલ્લી પંગતમાં બધું પૂરું થતું હોય ત્યારે 1:30-2 વાગે પાછા જમવા માટે બેસી જાય અને પાછો બપોરે આરામ કરે. સાંજે 4:30-4:15 ચા પાણી નાસ્તો થતો હોય તો પાછા ચા પીવે, તે બધા 2-2, 3-3, 4-4 ગ્લાસ ચા પી જાય. પાછા રાત્રે સભામાં બેસે અને રાત્રે પણ સભાપતિને બધાને જમવાનું હોય અને સભા પહેલાં બધાને જમવાનું હોય તો સંધ્યા આરતી કરી અને પાછા બધા જમવા માટે લાઇનસર. તે પીરસનાર એમ કહે છે કે આ લોકો તો વારે વારે આવે, કારણ કે પાછા દેખાય બધા સરખા આદિવાસી બધા, એટલે વારે વારે બધા જમવા આવે છે. તે અત્યારે દિવસમાં 4 ટાણા એ લોકો જમે છે અહીંયા મંદિરે અને 2 ટંક પ્રેમથી એ ચા નાસ્તો કરે છે. એટલે કે એ લોકો તો એમ કહે છે કે પ્રમુખ સ્વામી અહીંયા આટલાદરામાં હોય બરોડામાં ત્યારે અમને બહુ મજા પડી જાય છે, એ તમારે પ્રેમથી પેટ ભરીને સારું સારું જમવા મળે છે. અને મિષ્ટાન તો બિચારા આખા વર્ષમાં કોઈ દિવસ જોયું ના હોય તો અહીંયા તો બપોરે સાટા જલેબી હોય કે બીજો કોઈ એવું મિષ્ટાન હોય તો પ્રેમથી જમે છે. સ્વામી આ બધી વાત સાંભળી રહ્યા અને સ્વામી એકદમ કરુણા વિના પ્રેમથી, સ્વામી કે જમે એનો વાંધો નહીં, ભલે 4 ટંક જમે છે અને 5 ટંક જમે તો આપણને વાંધો નથી, પણ તમે છે એ ધ્યાન રાખો કે બધા સભામાં બેસે છે કે નહીં. સભામાં ના બેસતા હોય તો 5-10 કાર્યકર્તાઓ તમે નિમી દો કે એ લોકોને પકડી પકડીને સભામાં બેસાડે. આટલી સરસ ભગવાનની કથા વાર્તા થતી હોય અને એમાં બેસે. સ્વામી કે બપોરના સમયમાં આપણે સભા ના હોય ત્યારે એ લોકોની જુદી સભા કરો, સંતો હોય તો સંતોને લઈ જાઓ, સંતો ના હોય તમે કાર્યકર્તાઓ છો તમે સભા કરો અને એ લોકો વ્યસન છોડે, એ લોકોના વહેમ બધા છૂટે, એ બધી એને વાતો કરો. એટલે વ્યસન મુક્ત થાય. અહીંયા આપણે દરવાજે આવ્યો છે ખાઈ પીને આનંદ કરે એની ના નથી, ભલે પ્રેમથી જમતા, પણ એ લોકોના વ્યસન છૂટે એવી થોડીક તમે વાતો કરો. બપોરે એવું આયોજન કરો કે બધા બેસે, બપોર 3-3:30 વાગે બધા ઉઠ્યા હોય, ચા પાણી નાસ્તો થતો હોય તે વખતે પાછા કલાક એ લોકોને બેસાડવા. આ બધી વાતો સ્વામીએ કરી અને પછી સ્વામીએ કીધું કે એનું આયોજન એવું કરું કે કયા ગામમાંથી એ લોકો આવે છે, એટલે કે કયા કયા ગામમાંથી એ લોકો આવે છે એ નક્કી કરીને પછી ગામના જે 2-4 મુખ્ય માણસ હોય ને એને નામ તમારે શોધી રાખવા. એ લોકો આવ્યા હોય તો એ લોકોને કહેવું કે તમારા ગામના જેટલા હોય ને એ લોકોને ભેગા કરો, પછી એ ગામમાં જે સંતો જતા એની સાથે ભેગા કરો અને પછી સ્વામી કે એ લોકોને જો વ્યસન છોડે તો એને ભગવાનનો આશરો થાય, ભક્તિ થાય, એવી બધી વાતો કરવી અને પછી જો એ લોકો માને તો એ બધા સંતો બપોરે 4 વાગે તો બેઠા હોય તે સભા મંડપમાં એ લોકો પાસે આવીને એ લોકોને કંઠી પહેરાવી, એ લોકોને વાત કરવી કે હવે વ્યસન નહીં છોડો, જો તે હાથમાં પાણી લીધું છે એમ કે ભગવાનનો આશરો કરાવો અને પછી દર પૂનમે અહીં આટલાદરા મંદિરે આવે એવું ગોઠવી નાખો. એક એક કાર્યકર એક એક ગામની તમે જવાબદારી લો કે એ ગામમાંથી બધાને પાછા આદિવાસી છે એ પૂનમ આવી તો આગલા દિવસે સાંજે કાર્યકરે ત્યાં પહોંચી જવું અથવા તો ત્યાંથી બધાને બોલાવી લેવા, પણ ગામના મુખ્ય 2-4 હોય અને તમે સત્સંગ કરાવો તો આ લોકોમાં તો એવું હોય આદિવાસીમાં તો કે ગામના મુખ્ય 2-4ને સત્સંગ થાય તો પાછળ 5-10-15 કુટુંબોને સહેજે થાય. એ આ બધી જ વાતો લગભગ 20 મિનિટ સુધી સ્વામીએ પલંગ ઉપર બેઠા, પાણી તો પી લીધેલું અને આરામમાં જવાનો સમય હતો, પણ સ્વામીએ શ્રદ્ધાથી સામે 2-5 સંતો હતા અને 2-4 કાર્યકર્તાઓ છે અને વાતો કરી. તો જો સ્વામીના મનમાં એમ છે કે આ યોગમાં આવ્યો અથવા તો યોગમાં આવે છે તો એને સત્સંગ થાય, એને સત્સંગની વાતો થાય, એ વ્યસન મુક્ત થાય અને મહારાજનો આશરો કરે તો એ જીવનું કલ્યાણ થાય, આવી ભાવના સત્પુરુષના અંતરમાં હંમેશા રહ્યા કરે છે. સ્વામી કે જમેનો વાંધો નહીં, ભલે 5 ટાણા જમે પણ આ થવો, એને સત્સંગ થવો જોઈએ. તો આવી રીતે મહારાજને જેમ જીવ પ્રાણી માત્ર ઉપર કરુણા રહેતી કે આને ભગવાનનો સંબંધ થાય તો ઘણું સારું છે અને દિન પ્રતિદિન એનો સંબંધ વધતો જાય તો ઘણું સારું છે, એમ સ્વામીને પણ જીવ પ્રાણી માત્ર ઉપર એવી કરુણા રહે છે કે આને ભગવાનનો યોગ થાય તો બહુ જ સારું અને યોગ દિન પ્રતિદિન સુદૃઢ થતો જાય તો બહુ જ સારું. આવ્યો એક પ્રેમ, આવી એક કરુણા એ મહારાજના અંતરમાં સદા વહેતી, એમ પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં પણ સદા વહે છે. તો આવા અનંત ગુણો છે જે વ્યક્તિત્વમાં સામ્યતા આપણને દેખાય, કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જે પ્રમુખ સ્વામી મહારાજ છે, એ ઘણી બધી વાતો ઉપરથી આપણને સ્પષ્ટતા થાય. બીજી એક વાત એ છે કે મહારાજનો એક એવો ગુણ હતો કે મહારાજ બહુ જ સ્પષ્ટ વક્તા હતા. જે વાત જેમ કેવી ઘટે એમ મહારાજ કહેતા. કદાચ સામે કોઈ વ્યક્તિ ઊંચ નીચ હોય, સત્સંગમાં કોઈ નાનેરો હોય કે મોટેરો હોય, પણ જે સમયે જે વાતની સ્પષ્ટતા કરવાની હોય, પછી એ નિયમ ધર્મથી માંડીને કોઈ સમજણ સંબંધી વાત હોય, પણ એ સ્પષ્ટતા મહારાજ ત્યાં જ કરી દેતા. કારણ કે જાણતા કે વાતની સ્પષ્ટતા થાય તો જ બધી ચોખવટ અંતરમાં થાય, અને તો જ યથાર્થ રીતે એ અધ્યાત્મ માર્ગે આગળ વધી શકે. એમ સ્વામી પણ જે તે સમયે જો કોઈ સ્પષ્ટતા કરવી ઘટે તો એ સ્વામી પણ એકદમ સ્પષ્ટ વક્તા છે. તો મહારાજ જેવા સ્પષ્ટ વક્તા હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ પણ છે. આ પણ એક બહુ જ મોટો ગુણ એમના વ્યક્તિત્વની સામ્યતામાં રહેલો છે. જો પ્રથમનું 44મું વચનામૃત છે એમાં શ્રીજી મહારાજ પૂછે છે કે સ્નેહનું શું રૂપ છે, ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ રૂપ કર્યું સ્નેહનું, કે પિંડ બ્રહ્માંડથી જે નિષ્પૃહ રહેવું એ સ્નેહનું રૂપ છે. ત્યારે મહારાજે કહ્યું કે તમને તો દિશ જ જડી નહીં, સ્નેહનું કંઈ આ રૂપ નથી. આ તો તમે જે એટલે કે વ્યાખ્યા રૂપ એટલે કે વ્યાખ્યા કરી એ તો વૈરાગ્યની વ્યાખ્યા છે. સ્નેહ તો જે ગાઢ સ્નેહ અને પ્રીતિ એ તો અખંડ સ્મૃતિ એની રહ્યા કરે, અખંડ એમનામાં વૃત્તિ રહ્યા કરે, એ સ્નેહનું રૂપ છે. પણ બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા સંતને પણ ભર સભામાં મહારાજે કહ્યું કે તમને તો આ વાતની દિશ જ જડી નથી. વળી સોમલા ખાચરે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે ભગવાનમાં અતિશય દ્રઢ પ્રીતિ કેવી રીતે, મહારાજે પૂછ્યો. પછી ઉત્તર મહારાજે કર્યો કે સત્પુરુષનો જે દ્રઢ પ્રસંગ છે એ ભગવાનને વિશે ગાઢ પ્રીતિ થયાનું કારણ છે. ત્યારે સોમલા ખાચરે કહ્યું કે મહારાજ, એવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ, પણ કેમ અમને ભગવાનને વિશે એવો દ્રઢ પ્રસંગ થતો નથી? ત્યારે મહારાજે સોમલા ખાચરને શું કહ્યું મોઢે, મહારાજ કેવો પ્રસંગ તો તમે કરો છો, પણ અડધો જગતનો કરો છો અને અડધો અમારો કરો છો, એટલે તમને ગાઢ પ્રીતિ થતી નથી. કે જગતની કોરનું પણ તમને એવું ને એવું અંતરમાં વર્તે છે. આ કથા પૂરી થાય અને આપણે બહાર ગયા એટલે પછી જેમ પાણીમાં પેલી લાકડી ફરી હોય અને લાકડી હોય ત્યાં સુધી પાણી જુદું રહે, અને જેવી લાકડી પાણીમાંથી બહાર નીકળે એટલે તરત પાણી પાછું ભેગું, એમ આ હવેલીનો દરવાજો છોડીએ એટલે પાછા એના એ જ ગાઢ સંકલ્પો અને સંકલ્પિકલ્પ થયા કરે. વ્યવહાર છે એટલે આપણે કરવો પડે, અને એ વ્યવહાર સંબંધી બધી સૂઝ પણ રાખવી પડે અને કાર્ય પણ કરવું પડે, પણ રાત દિવસ પછી એના વિચાર ચાલ્યા કરે એ મહારાજને પસંદ નહીં. કારણ કે એ પ્રસંગ પછી જગતનો ઘણો બધો થઈ ગયો, એમાં વ્યવહાર સંબંધી કાર્યના તો આપણે કરીએ, પણ જે શેખ ચલ્લી જેવા મનસૂબા કરીએ છીએ ને એ જ સંબંધી પ્રસંગ તો જગતનો બહુ જ થઈ જાય છે. કે હવે જો આમ થાય તો આમ થાય, જો પેલી વાત બની જાય તો પેલી અનુકૂળતા આવી જાય, એ બધા જે મનસૂબા છે ને એ જગતનો પ્રસંગ તો અત્યંત નુકસાનકારક છે. બાકી આપણે જે વ્યવહારને કાર્ય લઈને બેઠા હોય એના સુઆયોજન માટે તો આપણે સંકલ્પો કરીએ એ જરૂરી છે અને ફરજમાં આવે છે, પણ જે ચોખ્ખું દ્રશ્ય કંઈ દેખાતું જ નથી, કંઈ વાતનો અણસાર જ નથી, અને એમાં પછી આપણે મનસૂબા કરવા કહીએ કે જો આમ સહેજ જો આ એક દુકાનનો મેળ આવી જાય અને 50,000 પાઉન્ડ જો મહિને વર્ષે જરા 50,000 પાઉન્ડ વધતા હોય તો આમ કરું, તો આમ થાય, તો આમ રીતે બંધ બેસાડું, એવા બધા જે મનસૂબા છે જગતનો પ્રસંગ અતિશય છે. તો મહારાજ કહે છે કે અડધો જગતનો કરો છો અને અડધો અમારો કરો છો, એટલે ગાઢ સ્નેહ થતો નથી. પણ એ વાત મહારાજ બહુ જ સ્પષ્ટ કરી દેતા. મધ્યના 44મા વચનામૃતમાં મહારાજે પૂછ્યું મુક્તાનંદ સ્વામીને કે જ્યારે કોઈ વ્યક્તિનો તમને અવગુણ સૂજે, એ વ્યક્તિનો દોષ અંતરમાં આવે, ત્યારે મોરે સૂજતા હતા એટલા જ અવગુણ સૂજે કે વધારે સૂજે? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ, અત્યાર તો એમ જણાય છે કે મોરે એટલે કે પહેલા જેટલા અવગુણ સૂજતા એટલા જ એ વખતે સૂજે. મહારાજ કે તો પછી એનો અવગુણ આવ્યો કેમ કહેવાય? અવગુણ આવે એટલે કે મોરે જેટલા એના ભવિષ્ય ભાવ રહેતો અવગુણ સૂજતા એની કરતા વધારે સૂજ્યા તો જ એનો અવગુણ આવ્યો કહેવાય ને, માટે આમાં તો તમને ખબર પડી નહીં, એવું મુક્તાનંદ સ્વામીને પણ મહારાજે કહી દીધું. પણ આવી રીતે મહારાજ બહુ જ સ્પષ્ટ વક્તા હતા, અને સ્પષ્ટપણે કોઈ પ્રસંગે જે સમયે જે કહેવાનું હોય ત્યારે મહારાજ બહુ જ સ્પષ્ટ કહી દેતા, જેથી સમજણની શુદ્ધિ થાય, વર્તનમાં શુદ્ધિ થાય, નિયમ ધર્મની શુદ્ધિ આવે, એ મહારાજ બહુ જ સ્પષ્ટપણે કહી દેતા. એમ સ્વામી પણ બહુ જ સ્પષ્ટપણે જે સમયે જે વાત કહેવાની હોય એ નિધડકપણે, સામે પછી કોણ વ્યક્તિ બેઠી છે, કેટલા સભાજનો બેઠા છે, કોઈ વ્યક્તિની હાજરીમાં મારે કેવું ઘટે કે ન ઘટે એ ઘણી વખત વિચાર કરતા હોય છે, પણ અમુક વખતે તો જ્યારે જો આવી સ્પષ્ટતા કરવાની હોય ત્યારે જાણે આજુબાજુ કોઈ જ નથી, અને એકદમ નિશંકપણે એમ સ્વામી આમ સહેજ પણ થડકા વિના જે કહેવાનું હોય એ સ્પષ્ટપણે કહી દેતા હોય છે. સ્વામી એક વખત પરદેશમાં વિચરણમાં હતા અને સાથે બધા સંતો પણ, એટલે તે વખતે સ્વામી ત્યાં એરપોર્ટ પરથી બીજે જગ્યાએ જવા રવાના થવાના હતા. સ્વામી ત્યાં એરપોર્ટ ઉપર પધાર્યા તે વખતે થોડાક સંતો તો વહેલા ત્યાં પહોંચી ગયેલા, અને એ લોકો સ્થાનિક હરિભક્તોના આગ્રહથી અંદર વીઆઈપી લોન્જમાં બેઠેલા. સ્વામી ત્યાં અંદર વીઆઈપી લોન્જમાં જેવો વ્હીલચેરમાં પ્રવેશ કર્યો અને સ્વામીએ જે આમ બાણું ખોલ્યું ને અંદર જ આવ્યા હશે, સ્વામી કે બહાર લઈ લો ખુરશી, ખુરશી બહાર લઈ લો કે છે. એટલે પેલા હરિભક્તે કીધું, સ્વામી આપણે ત્યાં જગ્યા રાખી છે અને સંતો ત્યાં બેઠા છે અને ત્યાં આપની માટે પણ વ્યવસ્થા છે, અન્ય સંતો માટે છે, અને મોટી જગ્યા આપણે પહેલેથી એ જુદી રાખેલી જ ચલાવી દી, એટલે ત્યાં બેસી શકાશે. સ્વામી કે બરોબર છે, તમે જગ્યા રાખી, પણ અહીંયા બેસાયું જ નથી કે, અહીં તમે ધુમાડા જુઓ કે કેટલા લોકો સિગરેટ પીવે છે અને આજુબાજુ લોકો એમને બેઠા છે, આપણે અહીં બેસાય નહીં, આપણે બહાર બરોબર છે. એટલે કે સ્વામી બહાર તો ગરમી લાગશે અને જનરલ બધો આવરો જાવરો છે, એ તો લોબીમાં કોરિડોરમાં બેઠું બેસવું પડશે. સ્વામી કે આપણે ખૂણામાં સહેજ, જ્યારે આપણે આ બધી દરવાજેથી અંદર આવ્યા તો ત્યાં ખૂણો પડે તો ત્યાં બેસી રહેશું કે, પણ ખુરશી બહાર લઈ લો કે. તરત ખુરશી બહાર લેવડાવી, સ્વામીએ બહાર લેવડાવી ખુરશી, એટલે સામે બેઠા સંતો તો આમ સ્વામીનો પ્રવેશ થયો એટલે ઊભા તો થઈ ગયેલા, પણ આમ બહાર જતોના આ સંવાદનો સહેજ અંદાજ આવ્યો અને કોઈ સાંભળ્યો, સંતો પણ ત્રણ ચાર હતા એ બહાર આવી ગયા. બહાર આવે એટલે સ્વામી એમ બહાર આવતા સંતોને જોયા, સ્વામીએ જોયું, સ્વામી કે તમે લોકો અંદર બેઠા હતા અને આવી રીતે આવી જગ્યાએ ત્યાં બધા ધુમાડા કાઢતા હતા સિગરેટના આજુબાજુ, અને ત્યાં આવી રીતે લોકો બેઠા હતા, ત્યાં આપણાથી બેસાય? સંતોએ કીધું કે સ્વામી અમને હરિભક્તોએ કીધું કે તમે અહીંયા બેસો એટલે અમે બેઠેલા, અને અમને એમ કહ્યું કે સ્વામી માટે પણ આ સોફો છે, સ્વામી અહીંયા આવવાના છે. સ્વામી કે બરોબર છે, હરિભક્તે વાત કરી, આજુબાજુ બધા હરિભક્તોના કાર્યકર્તા ઊભા હતા. સ્વામી કે હરિભક્તે વાત કરી બરોબર છે, પણ આપણને શું જ આવી જોઈએ, આપણે સાધુ છીએ અને આપણે ધન સ્ત્રીનો ત્યાગ છે કે, એટલે આપણે અહીંયા બેઠા છીએ તો આપણને શું જ આવી જોઈએ કે આપણેથી આ સ્થાને બેસાય નહીં, આપણે આ જગ્યાએ શોભીએ જ નહીં એ આપણને અંદાજ આવી જવો જોઈએ, આપણે તરત બહાર નીકળી જવું જોઈએ, એટલો ખ્યાલ ના આવે કે. એટલે એક સંતે વાત કરી, સ્વામી ખ્યાલ ચૂક થઈ ગયો, ભૂલ થઈ ગઈ, માફ કરજો. સ્વામી કે આ બધી ભૂલ ના જ થવી જોઈએ કે, સમજી જ રાખવાનું કે આ ઠેકાણે આપણાથી ઊભા રહેવાય કે ના ઊભા રહેવાય, આ ઠેકાણેથી આપણાથી બોલાય કે ના બોલાય, આ ઠેકાણે આપણાથી બેસાય કે ના બેસાય, એ શું જ આવી જવી જોઈએ, તમે બધા તો કથા કરો છો, એટલું ખ્યાલ ના આવે કે. સ્વામી જરા આકડા થઈ ગયેલા, પણ પછી બધા સંતોએ હાથ જોડે, સ્વામી ખ્યાલચૂક થઈ ગયો, પણ હરિભક્તો આગ્રહ રાખેલો અને બેસાડે એટલે ત્યાં સંતો બેસી રહેલા. બીજી કોઈ રીતે મર્યાદામાં લોપ તો નહીં થયેલો, બીજી કોઈ રીતે કોઈને ઉપવાસ પણ નહીં પડેલો, પણ છતાં સ્વામીને એમ થયું કે આ સ્થાને આપણા સંતો શોભે નહીં, તો પણ સ્વામીએ તે વખતે સ્પષ્ટ કહી દીધેલું. તો આવી રીતે સમજણ સંબંધી કે વર્તન સંબંધી કોઈ વાત હોય તો મહારાજ એકદમ સ્પષ્ટ કરી દેતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ એકદમ સ્પષ્ટ કરી દે છે, એમ નિધડકપણે. અને અમુક વખતે તો કદાચ કોઈ મોટા માણસ હોય પણ છતાં સ્વામીને જો અંતરથી કંઈ કહેવું હોય ને તો સ્પષ્ટ કહી દે છે. 1992માં જ્યારે આપણે યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવ્યો અને પછી બહુ જ ભવ્યતાથી એ પૂર્ણ થયો, એના એક કે બે દિવસ પછી મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના દીકરા સુરુદ એ ત્યાં દુબઈ રહેતા હતા, એની ઈચ્છા હતી કે આ ઉત્સવમાં હું આવું, પણ કામ સંજોગોને લઈને આવી નહોતા શક્યા, પણ છેલ્લે છેલ્લે પણ એકવાર આવી ગયા ખરા. સ્વામીને મળ્યા, સ્વામી કે ઓહો સુરુદ આવી ગયો, સ્વામી એને નામથી ઓળખતા હતા અને એને સ્વામી પ્રત્યે પણ ખૂબ ભાવ, એટલે કે હા સ્વામી કે પરમ દિવસે આવી ગયો સાંજે. સ્વામી કે ઉત્સવ બધો જોયો કે નહીં? તો કે સ્વામી પૂર્ણાવતીના છેલ્લા દિવસે બધો ઉત્સવ જોઈ લીધો. સ્વામી કે સારું જોઈ તો લીધો ને બધો ઉત્સવ? તો કે હા. સ્વામી કે બધે ફર્યો તો? તો કે હા બધે ફર્યો. સ્વામી કે ઉત્સવ પ્રદર્શન બધું જોયું? તો કે બધું જોયું, ને કાલે પૂર્ણાવતીની સભામાંય સાંજે હતો. સ્વામી કે સારું, તારે ઉત્સવ થઈ ગયો? એ કે બાપા મારી ઈચ્છા હતી કે ઘણા દિવસોથી આવવાની ઈચ્છા હતી ને અઠવાડિયું 10 દિવસ અહીંયા રહેવું તું, પણ આવી ના શક્યો. સ્વામી કે વાંધો નહીં, ભલે અઠવાડિયું 10 દિવસ ના આવ્યો, પણ એક છેલ્લે દિવસે આવી ગયો, પૂર્ણાવતી હાજરી આપી એટલે સ્વામી કે આ ઉત્સવ આવી ગયો અને ઉત્સવ થઈ ગયો તારે. એ બધી ઔપચારિક વાતો થઈ અને પછી સ્વામીએ ધંધા સંબંધી બધું પૂછ્યું, એટલે કે સ્વામી મારે આવી રીતે રિયલ એસ્ટેટનો ત્યાં બિઝનેસ છે, જમીન મકાનનો લેવડ દેવડનો, એ બધી વાતો થઈ. પછી સ્વામી કે તું ત્યાં આટલા વર્ષોથી છે અને તારા બાપા અહીંયા મુખ્યમંત્રી છે, ચીમનભાઈ પટેલ, કે તારા બાપુજી અહીંયા મુખ્યમંત્રી છે, તને એમ નથી થતું કે હું અહીંયા આવી જાઉં કે? તને અહીંયા પોલિટિક્સમાં જવાની ઈચ્છા નથી? એટલે સુરત કે ના ના સ્વામી, મને તો જરાય ઈચ્છા નથી કે શાંતિથી આપણે ધંધો વેપાર કરીએ છીએ અને પ્રામાણિકપણે હું કરું છું, પણ મને તો પોલિટિક્સમાં રસ જ નથી કે સાંઈ કે તારા બાપુજી મુખ્યમંત્રી છે ને તને પોલિટિક્સમાં આવવાની ઈચ્છા નથી. અને સુરત કે ના બાપુજી, ના ના સ્વામી, કે બાપુજી ભલે એનું કૂટતા અને મોટા ભાઈ પણ છે એમાં કર્યા કરે છે, પણ મને તો પોલિટિક્સમાં ઈચ્છા જ નથી. આટલું બોલ્યા ને સ્વામીએ જાણ્યું કે આને તો અભિપ્રાય પોતાને અંતરમાં જેવી ભાવના છે એવું જ છે. તો સ્વામી આમ એકદમ સોફા ઉપર બેઠા હતા અને આગળ વળીને સ્વામી કે સાંઈ કે બહુ સારું કે એ કાદવમાં પડવા જેવું જ નથી, કાદવ જ છે કે અંદર જે પડ્યા છે ને બધા દુઃખી જ છે કે હવે મુખ્યમંત્રીના છોકરાને આવું કેવું, મુખ્યમંત્રીના છોકરાને એવું કેવું કે આ પોલિટિક્સ છે બધું કાદવ જ છે અને અંદર પડવા જેવું નથી અને અંદર પડ્યા છે બધા દુઃખી જ છે. પણ સ્વામીએ એક વખત નિધડકપણે પોતાના અંતરમાં જે વાત હતી એ સ્પષ્ટ કહી દીધી. તો મહારાજ જેવા સ્પષ્ટ વક્તા હતા અને કોઈ પણ પ્રસંગે એ મહારાજ પોતે કોઈ પણ વાતની સ્પષ્ટતા કરી દેતા જેથી સમજણમાં એ શુદ્ધિકરણ આવે, વર્તનમાં એ શુદ્ધિકરણ આવે. એમ સ્વામી પણ કોઈ પણ પ્રસંગે જ્યારે પોતાના આમ સ્પષ્ટ કેવું ઘટે, એ પછી સંતો હોય, કોઈ હરિભક્તો હોય, કોઈ કાર્યકર હોય, પણ સ્વામી સ્પષ્ટ કહી દે છે. એક વખત સ્વામીને એક વાતની જાણ થઈ સ્વામીએ તરત જ પત્ર દેશમાંથી અમેરિકા લખ્યો અને એ બે મુખ્ય હરિભક્તો, મુખ્ય કાર્યકર્તાઓ જે તે સેન્ટરના હતા, સ્વામીએ લખ્યું. બ્રહ્મ ઉપનિષદમાં પ્રસંગ છે, પત્ર લેખનનો જે આખો વિષય છે એ આખો જે લેખ છે એમાં લખેલું છે કે સ્વામીએ પત્ર લખ્યો અને સ્વામીએ કહ્યું કે તમે બહારના બધા નાના મોટા ફંક્શન હોય છે એમાં જાઓ છો અને અન્ય સાથે સંબંધો કેળવો છો એની ના નથી. આપણે ગુજરાતી રહ્યા અને અન્ય એવા પ્રસંગો હોય તો આપણે જઈએ, પણ મને એવી જાણ થઈ છે કે તમે ત્યાં જાઓ છો ત્યારે ખાવા પીવામાં થોડીક છૂટ લઈ લો છો, બલકે તમે કંઈ એટલે કે આ રીતે માંસ કે દારૂ તો લેતા નથી, પણ બીજી રીતે ડુંગળી લસણનું હોય એમાં થોડીક છૂટછાટ લઈ લો છો, એ બરાબર નથી, આ આપણી રીત નથી, આપણા નિયમ ધર્મ લોપાય એવી રીતે વર્તન આપણું જાહેરમાં હોવું ન જોઈએ. સ્વામી કે જાઓ, નાના મોટા પ્રસંગે સમાજમાં એની ના નથી, પણ આપણે જોગી મહારાજે આપણને શીખવાડ્યું છે અને તમે તો દેશમાં રહીને જોગી મહારાજનો ઘણો સમાગમ કર્યો છે, તો એ જોગી મહારાજની ઈચ્છા વિરુદ્ધ કોઈ દિવસ આપણું વર્તન હોવું જોઈએ નહીં. પણ બહુ સ્પષ્ટ એ ખૂબ અગ્રણી બે મોટા હરિભક્ત કાર્યકરને સ્વામીએ પત્રમાં સ્વામીને જાણ થઈ એટલે તરત લખી દીધું. તો આવી રીતે ખૂબ જ સ્પષ્ટ વક્તા કે કોઈ પણ વાતની સ્પષ્ટતા એ સ્વામીશ્રી સહેજે કરે છે, કારણ કે જાણે છે કે એ નહીં કહેતો કોણ કહેશે. જો સ્વામી નહીં કહે અને આપણી સમજણમાં કે વર્તનમાં કંઈક ફેરફાર રહી જતો હોય તો એનું શુદ્ધિકરણ જો સ્વામી નહીં કરે તો કોણ કરશે. એટલે એ કરુણા છે, આપણી માટે પ્રેમ છે, અને કરુણા અને પ્રેમના દાવે આપણને સાચી શીખે આપતા હોય છે, જેથી કરીને આપણામાં પણ સર્વ પ્રકારે સુધારો થઈ શકે. એટલે આવી રીતે સ્વામી બહુ સ્પષ્ટપણે જણાવી દેતા હોય છે. પણ શ્રીજી મહારાજ જેવા સ્પષ્ટ વક્તા હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ પણ સ્પષ્ટ વક્તા છે. બીજો એક ગુણ વ્યક્તિત્વના સામ્યમાં એવો છે કે મહારાજ ખુલ્લા દિલે કોઈના ગુણની પ્રશંસા કરી શકતા. પોતે ગુણ પ્રશંસક હતા કે કોઈનો પણ, એટલે કોઈ સંત હરિભક્તનો હોય, બલકે કોઈ વખત નાના બાળકનો પણ એવો કોઈ ગુણ હોય જે મહારાજને સ્પર્શી જતો તો મહારાજ ખૂબ પ્રેમથી એની પ્રશંસા કરતા, એપ્રિશિએટ કરતા, એને વાહ એમ મહારાજ પણ બોલી જતા. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ ગુણ પ્રશંસક છે. કોઈનો, કોઈ સંત હરિભક્તનો નાનો સરખો પણ ગુણ જોવે અને એ એમને જો સ્પર્શી જાય તો ખૂબ જ પ્રેમથી એ પોતે એને એપ્રિશિએટ એટલે કે પ્રશંસા પોતે કરી શકે છે. એમાં મહારાજ કે સ્વામીને કોઈને પોતાને નાનપનો અનુભવ ક્યારે થયો નથી કે હું આટલો ગુણિયલ છું અને આ બધાનો ગુરુ છું અને બધા મને પૂજ્યપણે માને છે, દર્શન દંડવત મારા કરે છે, તો હું એક નાના શિષ્યને અથવા તો કોઈ આવો વ્યક્તિ હોય એના આટલા ગુણની કેવી રીતે પ્રશંસા કરી શકું. પણ કોઈ નાનો ગુણ હોય તો પણ સ્વામી સહેજે એની પ્રશંસા કરી શકે છે. એ પણ એમની એક ઉદારતા, અને ઉદારતાથી પણ વિશેષ એમની જબરદસ્ત મોટપ કહી શકાય. મહારાજ પોતે એક વખત તાવી ગામમાં હતા અને ત્યાં સવારે મહારાજ સ્નાન કરીને પાછા નદીએથી ઉતારે પધાર્યા અને ત્યાં મહારાજે વસ્ત્ર પરિધાન કર્યું. પછી બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી મહારાજને તિલક ચાંદલો કરવા માટે તૈયાર હતા. એટલે મુક્ત મુનિ એટલે મુક્તાનંદ સ્વામીએ પોતે સરસ આમ કેસર ઘસી અને મહારાજને આમ કપાળે ભાલે તિલક કર્યું. પછી બ્રહ્માનંદ સ્વામીએ ફર્સ્ટ ક્લાસ વચ્ચે ચાંદલો કર્યો અને પછી મહારાજને આમ અરીસો ધર્યો અને મહારાજે અરીસામાં પોતાનું આ મુખારવિંદ જોયું અને મહારાજ આમ મંદ હસ્યા. ત્યારે મુક્ત મુનિ મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે મહારાજ કેમ હસ્યા? ત્યારે મહારાજે કહ્યું કે આ બ્રહ્માનંદ સ્વામી છે એ ચાંદલો કરે છે પણ હજી એમાં સુધારો થઈ શકે એમ છે. ડૉક્ટર સ્વામી જેવું બોલ્યા, એટલે કે હજી એમાં થોડોક સુધારો થઈ શકે એમ છે, પણ આ મુક્ત મુનિ છે એ આ કેસરનું તિલક કરે છે તે એટલું સરસ કરે છે કે આખા બ્રહ્માંડમાં એમના જેવું કોઈ ભાલે તિલક કરી શકે નહીં. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીના ભાલ સામે જોયું કે કેટલું સુંદર તિલક કર્યું છે. ફરી વખત અરીસામાં પોતાનો ભાલ જોયો, મહારાજ કે કેટલું સરસ તિલક અમને પણ કરી આપ્યું છે. મુક્ત મુનિ જેવું તિલક કોઈ બ્રહ્માંડમાં કરી શકે નહીં. એકદમ સ્ટ્રેટ ને પરફેક્ટ કરતા આ સાહેબ, આપણે તો જોયું નથી એટલે આપણને ખબર નથી, પણ એક કેટલી સામાન્ય અને નાની ક્રિયા કહેવાય અને એક રોજિંદી ક્રિયા કહેવાય, પણ એમાં પણ મહારાજ કોઈની વિશેષતા પારખી શકે છે એ કેટલા બધા ગુણ પ્રશંસક હોઈ શકે. કારણ કે આપણી રોજિંદી ક્રિયા અને આવી સામાન્ય હોય એમાં તો કોઈએ તિલકમાં સહેજ નીચેથી ઉપાડ્યું હોય, કોઈએ સહેજ ઉપરથી ઉપાડ્યું હોય, એકાદ બે દોરાવાનો ફેર હોય તો કોઈ એમાં જાણ ન થાય, ખબર પણ ન પડે આપણને. પણ આવી એક નાની અને રોજિંદી ક્રિયા અને આટલી બધી સરખી મળતી આવતી ક્રિયા દરેકના ભાલ ઉપર, એમાં પણ કોઈ વિશેષતા હોય મહારાજ પકડી શકતા અને એની પ્રશંસા કરી શકતા, એ મહારાજ એકદમ ગુણ પ્રશંસક હતા. પ્રમુખ સ્વામી મહારાજ 1994 સાલમાં મુંબઈથી અહીંયા લંડન પધારેલા, સાથે બધા સંતો હતા. લંડન અહીંયા ઉતર્યા અને ત્યાં દાદરો પરથી આમ પ્લેનમાંથી નીચે એટલે ન્યૂઝ તરફ આવતા હતા ત્યાં સ્વામી આમ પાછળ સંતો સામે જોયું અને સ્વામી બોલ્યા, સ્વામી કે આપણે બધા જ ત્યાં મુંબઈથી અહીંયા બેઠેલા અને આપણે બધા બેઠા અને પછી મુસાફરીમાં આપણે પાક કાઢીને બાજુ પર મૂકી દીધી અથવા તો ઉપર ત્યાં લગેજમાં મૂકી દીધી, પણ આ શાસ્ત્રી છે એણે છેક મુંબઈથી પાક પહેરી રાખેલી ત્યાં લંડન સુધી હજી સુધી એણે કાઢી નથી. કે એક સામાન્ય ગુણ કહેવાય, એક નાની વાત કહેવાય, પણ સ્વામી કે માથે પાગ મૂકેલી તેણે કાઢી નથી. કે 5-5.5 કલાકની જર્ની, પણ એક બે એ પત્ર લેખનમાં સ્વામીશ્રી સાથે જોડાયેલા 94 સાલમાં, અને આ મુસાફરી દરમિયાન 2 કે 3 વખત સ્વામી સાથે પત્ર લઈને ગયા હશે અને સ્વામી જવાબ પણ લખી આપે છે, પણ સ્વામીએ નોટિસ કરી લીધું, પોતાની પાસે 1-2 વાર આવ્યા હશે વચ્ચે વચ્ચે અને લાંબા સમય સુધી બેઠા પણ હશે પત્રનું કામકાજ કરવા માટે, પણ સ્વામીની નજરમાં આવી ગયું. સ્વામી કે આપણે બધાએ પાગ ઉતારીને મૂકી, પણ શાસ્ત્રીએ ઠેઠથી પાગ માથે ને માથે રાખેલી. કે પણ જો એક સામાન્ય અને એક નાનો ગુણ કહેવાય, પણ છતાં સ્વામીના હૃદયમાં સ્પર્શી ગયો અને સ્વામી એની પ્રશંસા કરી શક્યા. આ એક રોજિંદી ક્રિયાની વાત છે. અને સહેજે આટલી લાંબી મુસાફરી હોય તો આપણે ધારીએ છીએ જેમ ગાડીમાં હોય કે પ્લેનમાં કે સંતો પાક કાઢીને બાજુ પર મૂકી દેતા હોય, જેમાં કંઈ ખોટું નથી, પણ એક જણાએ રાખી તો સ્વામીને જરા ગમ્યું અને સ્વામી એની પ્રશંસા કરી. તો આવી રીતે એ જેમ નાના ગુણની પણ મહારાજ એ પ્રશંસા કરતા અને એ દ્વારા એ સાધકને વધારે દ્રઢતાથી એક ઉત્સાહ અને ઉમંગથી એ અધ્યાત્મ માર્ગે ચાલવાનું હંમેશા બળ મળતું, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ આવી ગુણની જ્યારે પ્રશંસા કરે ત્યારે સહેજે આપણા બધાના અંતરમાં એમ થાય કે ઓહો, જો સ્વામીની નજરમાં હું આવી ગયો ખરો તો સંતો કે હરિભક્તો હોય આપણને બધાને નાના મોટા તમામને એ આપણને અધ્યાત્મ માર્ગે સાધના કરવાની વિશેષ એને આપણને બળ મળતું હોય છે. તો આવી રીતે પોતે ગુણ પ્રશંસક હતા અને પોતે એ પ્રશંસા કરી શકતા. અને આ તો એક સ્થૂળ ક્રિયાની વાત થઈ, પણ એવો કોઈ વિશેષ આધ્યાત્મિક ગુણ હોય તો એ પણ મહારાજને સ્પર્શી જતો, એમ પ્રમુખ સ્વામી મહારાજને સ્પર્શી જાય તો સ્વામી પણ આવી રીતે કહેતા હોય છે. એક વખત મધ્યના 27 વચનામૃતમાં મહારાજ જ્યારે વાત કરતા, એટલે વાત કરતા કરતા મહારાજે કહ્યું કે આ મુક્તાનંદ સ્વામી છે એની કોરનું અમને એટલું તો જણાય છે કે પ્રથમ કદાચ કોઈ વિષયના સંબંધમાં એ આવી જાય અને એમાં એ લેવાઈ જાય, પણ પછી પાછા એ વિષયથી બહાર નીકળી જાય છે. મહારાજ એવા શબ્દો વાપર્યા છે, મહારાજ કે પછી એને વિષય બંધન નથી કરી શકતા, પ્રથમ એક વખત આંટીમાં આવી જાય પણ પાછા છૂટી જાય છે. ભાઈ તો મુક્તાનંદ સ્વામી તો બહુ જ મુમુક્ષુ, અને મહારાજને પૂછ્યું કે મહારાજ પ્રથમ એક વખત આંટીમાં આવી જવાય છે એમાંથી મુક્ત થવાનું શું કારણ અથવા તો કેમ આવી જવાય છે? પણ મહારાજ આટલું એક મુક્તાનંદ સ્વામી વિશે કહી શક્યા કે એની કોરનો અમને આટલો તો વિશ્વાસ છે કે એ આવી રીતે વિષયની આંટીમાંથી નીકળી શકે છે. એટલે આવી રીતે મહારાજ કોઈ એવો આધ્યાત્મિક ગુણ કોઈ સંતનો હોય એ પણ મહારાજને આમ સ્પર્શી જતો અને મહારાજ એની પ્રશંસા સભામાં કરી શકતા. એમ સ્વામીશ્રી પણ ઘણા બધા એવા સદગુરુ સંતો આપણા એમના ગુણો છે એને સ્વામીશ્રી પ્રશંસા કરી શકે છે. નાના સંતો હોય એની પણ સ્વામી આવી રીતે ઘણા બધા એવા આધ્યાત્મિક ગુણોની પણ પ્રશંસા કરી શકે છે. એક લૌકિક આવડત તો ઘણી વખત હોય, પણ આવા કોઈ વિશેષ ગુણો હોય સ્વામી ત્યાં આપ તે રવિવારની સભામાં એક વખત અમદાવાદમાં બેઠેલા અને સ્વામી ત્યાં સભામાં કથા વાર્તા કરતા હતા. એ વખતે અન્ય મંદિરના થોડાક સંતો એ ત્યાં ખરીદી કરવા માટે ત્યાં અમદાવાદ આવ્યા હશે. સ્વામી ત્યાં સભામાં બેઠેલા બધા સંતો જોયા. એ વખતે જે સાંજે જ સમય ત્યાં પહોંચ્યા હશે, બીજે દિવસે એમને ખરીદી બધું કરવાનું હતું, એટલે સાંજે રવિસભામાં સ્વામીનો લાભ ભણે દર્શન થાય એટલે સાંજે જ પહોંચી ગયેલા. અને સ્વામી જે ભાદરાથી બધા સંતો આવેલા એમાં શ્રીજી સ્વામી છે ભાદરામાં, બહુ શ્રદ્ધાથી પોતે વર્ષોથી ગામડે ફરે છે, ઠાકોરજીની સેવા પણ બહુ શ્રદ્ધાથી કરે છે. અને ઘણી વખત તો એવો વિશેષ ભક્તિભાવ, રાત્રે ઠાકોરજી પોઢે તો ઠાકોરજીના પગ દબાવે. હવે આરસની મૂર્તિના પગ દબાવવા એ તો શ્રદ્ધા માગી લે ને, પણ ઘણી વખત તો પોણો કલાક કલાક કલાક સુધી ઠાકોરજીના પગ દબાવે. ખૂબ શ્રદ્ધાથી પોતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કરતા આ બધી સેવા કરતા હોય છે. પણ એમની સાથેના મંડળધારી ઘણા બધા બદલી ગયા, એ જોડ તરીકે એવા ને એવા રહ્યા છે. અને હવે તો એ પોતે પણ મંડળધારી છે ને બધે શ્રદ્ધાથી ફરે છે, પણ ખૂબ ઉત્સાહથી એમણે આ બધી સેવા કરી છે. સ્વામી એમને આવેલા બેઠેલા જોયા અને સ્વામી કે આ આપણે વાત કરીએ છીએ કે એકાંતિક થવું છે, ભ્રમરૂપ થવું છે, નિર્વાસનિક થવું છે, સ્વામી કે આપણને થાય એમ કેમ થવાય? સ્વામી કે આ શ્રીજી બેઠા. એમ કહીને સ્વામીએ શ્રીજી સ્વામીને ઊભા કર્યા. સ્વામી કે ઊભા થાવ, બધાને દર્શન થાય. અને પછી ઊભા કર્યા અને સ્વામી એકદમ આમ કોન્ફિડન્ટલી આમ પોતાની પાટ ઉપર હાથ પછાડીને, સ્વામી કે આ લાકડાને સંકલ્પ થાય તો અમારા શ્રીજીને સંકલ્પ થાય, એવી વાત સ્વામી તે વખતે સભામાં કરેલી. તો આવી શ્રદ્ધાથી સ્વામી કોક વખત આવા સંતો હોય, અત્યંત ગુણિયલ આવા આધ્યાત્મિક રીતે પણ પોતે આગળ વધેલા હોય, નાના દેખાતા હોય સંતો, આમ સામાન્ય દેખાતા હોય, પણ સ્વામીને એવો કોઈ જબરજસ્ત એનો આધ્યાત્મિક ગુણ સ્પર્શી ગયો હોય તો સ્વામી વાત કરતા હોય છે. સંત શિબિરમાં તો 400 સંતોની હાજરીમાં ભર સભામાં સ્વામી કે આપણે આત્મારૂપે વર્તવાની મહારાજે વાત કરી, આ ત્યાગ સ્વામી બેઠા, ત્યાં ગયેલો સ્વામી બેઠેલા, સ્વામી કે સાક્ષાત આત્મારૂપે વર્તે છે, સાંકળી શિબિરમાં સ્વામીએ વાત કરેલી. તો આવી રીતે જેમ મહારાજ પણ એવા સંતોના ગુણની પ્રશંસા કરી શકતા, સંતો શું કામ, કોઈ હરિભક્તો હોય એના પણ ગુણની પ્રશંસા એ મહારાજ મુક્ત મને કરી શકતા, એમ સ્વામીશ્રી પણ એકદમ મુક્ત મને કરી શકે છે. મહારાજે દીનાનાથ ભટ્ટને કહ્યું પ્રથમના 30મા વચનામૃતમાં કે તમારા જેવો કોઈ બુદ્ધિશાળી હોય અને 2-3-4 સ્થૂળ ગાંઠ પકડ્યામાં આવે, પણ એ સ્થૂળ ગાંઠ પણ એટલે કે મને આ સંકલ્પ થયો, મને આ જગત સંબંધી કે વિષય સંબંધી એક વિચાર આવી ગયો, એક આમ સ્પર્શ થઈ ગયો, એ સંકલ્પ થઈ ગયો, એ ત્યાંથી આમ પસાર થઈ ગયો હૃદયમાંથી બુદ્ધિમાંથી, એવો એક અણસાર આવવો અથવા તો એનું એક જાણપણું આવવું, એ ઘણી મોટી આધ્યાત્મિક સ્થિતિ કહેવાય. બાકી તો આપણે લોલમ લોલ કથામાં બેસે ત્યાં સુધી કથાના શબ્દો બધા સાંભળતા હોય, વચનામૃત સ્વામીની વાતો વાંચીએ ત્યાં સુધી બધી વાત ચાલતી હોય, અને પછી તો બાહ્ય રીતે જુદું ચાલતું હોય ને અંતરમાં તો શું ચાલે છે સવારથી સાંજ સુધી કોણ જાણે, ભગવાનને સ્વામી બે જાણે, બાકી તો આપણને ખબર નથી પડતી કે અંદર તો નહીં. પેલો કાર્ડિયોગ્રામ લે તે વખતે બધા એટેચ કરેલા હોય અને સ્ક્રીન ઉપર આમ સાઇન વેવની જેમ આમ થયા જ કરે છે, આમ કન્ટિન્યુઅસ એમ અંતર ચાલતું જ હોય, આપણને ખબર ના હોય. મહારાજ કે દીનાનાથ ભટ્ટ તમારા જેવા કોઈ બુદ્ધિશાળી હોય એને આમ સ્થૂળ ગાંઠ પકડ્યામાં આવે, પણ આ દીનાનાથ ભટ્ટને આટલી પણ એક આધ્યાત્મિક સ્થિતિ પણ મહારાજે ઓળખી શક્યા અને એની એક પ્રશંસા કરી શક્યા, એને બિરદાવી શક્યા. સ્વામી એક વખત મુંબઈમાં હતા અને સવારે અલ્પાહાર લેતા હતા, સિટી કાકા ત્યાં હશે અને એમને સ્વામીને સહેજે પૂછ્યું કે સ્વામી આમ અક્ષરધામનું સુખ કેવું હશે? ત્યારે સ્વામી કે સિટી તમારે ક્યાં એ પ્રશ્ન પૂછવાની જરૂર છે, તમને જેવું આવે છે એ અક્ષરધામનું સુખ, એનાથી બીજું શું હોઈ શકે? કે સ્વામી કે તમને જે અખંડ રહે છે અને કાયમ આવે છે એ અક્ષરધામનું સુખ, તમારે ક્યાં પ્રશ્ન પૂછવાની જરૂર છે? કે પણ જો આવી રીતે કોઈ હરિભક્તની આવી સ્થિતિ હોય તો સ્વામીશ્રી બધાની હાજરીમાં પણ એક મુક્ત મને નિખાલસપણે લેશ માત્ર પણ ઝાંખપ અનુભવ્યા વગર પોતે ગુરુપદે છે એવું જાણપણું, સર્વોચ્ચ છે એવું જાણપણું રાખ્યા સિવાય નિખાલસપણે સ્વામીશ્રી પ્રશંસા કરી શકતા હોય છે. તો મહારાજના જીવનમાં આવા અનંત ગુણો હતા, એવા અનંત ગુણો આજે પ્રમુખ સ્વામી મહારાજમાં છે એ આપણને તાદ્રશ દેખાય છે, એ એમના વ્યક્તિત્વની સામ્યતા છે. તો જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે, એ વાતો આપણે 4 દિવસથી સાંજે આપણે સાંભળતા હતા. એના અનુસંધાનમાં આજે આપણે આ 3 ગુણો જોયા કે શ્રીજી મહારાજને જેવી જીવ પ્રાણી માત્ર ઉપર દયા હતી એવી સ્વામીને છે, શ્રીજી મહારાજ જેવા સ્પષ્ટ વક્તા હતા એવા સ્વામી પણ છે, અને શ્રીજી મહારાજ જેવા ગુણ પ્રશંસક હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
0: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાનના પ્રતાપથી કોઈ મોટી સિદ્ધગતિને પામ્યો હોય, ભગવાનના પ્રતાપ, ભગવાનના પ્રતાપ વિના કોઈ કાંઈ બને નહીં. ભગવાનના પ્રતાપ બધું થાય, નાનો બાળક હોય તો બધું કરી શકે. એટલે ભગવાનના પ્રતાપથી કોઈ મોટી સિદ્ધગતિને પામ્યો હોય તો પણ તે સત્સંગમાં નાના મોટા સૌ કોઈ સંતો હરિ ભક્તોનો મન કર વચને દાસ થઈને રહે અને સૌને ઘટતું સન્માન કરે, માન આપે. ભગવાનના વેગ તો ભગવાનના પ્રતાપથી, તો શું કહું, ભગવાનના પ્રતાપથી કોઈ મોટી સિદ્ધગતિને પામે, બહુ મોટો પ્રખ્યાત હોય, નામના હોય, સત્સંગમાં નામના હોય, આવી બધી મોટી સિદ્ધગતિને પામે. પણ એના લક્ષણ શું, આમ આમ આમ કરીને એ લક્ષણ મોટી સિદ્ધગતિને પામે તો પણ તે સત્સંગમાં નાના મોટા સૌ કોઈ સંતો હરિભક્તોનો મન કરો વચને દાસ થઈને રહે. દાસ થાય ગઈ, ગમે એટલો મોટો પણ તો દાસ ભણવું આવે તો શોભે. ભગવાનના પ્રતાપથી મોટી સિદ્ધગતિને પામ્યો હોય તો પણ તે સત્સંગમાં નાના મોટા સૌ કોઈ સંતો હરિભક્તોનો મન કરો વચને દાસ થઈને રહે અને સૌને ઘટતું સન્માન આપે. બહુ સન્માન આપે તોય કામનું નહીં, અને ઓછું આપે તો બધાને થાય મનમાં કે હું તો આટલો મોટો અને આટલું આપ્યું. એ તો બધા, પણ આ સત્સંગમાં બેલેન્સ કરવાની હોય. બેલેન્સ, તમને કોઈ માટે બહુ ભાવ થઈ ગયો હોય અને તો એ બોલવામાં ભલે તાર મનમાં ભાવ થઈ ગયા પણ બોલવામાં ઘટે એમ કરવું પડે, નહીં તો ઇમ્બેલેન્સ થાય અને ઈર્ષ્યા માનનું કારણ બને. ભગવાનના પ્રતાપથી કોઈ મોટી સદગતિને પામ્યો હોય તો પણ તે સત્સંગમાં નાના મોટા ટાબરિયા, ટાબરિયા ના કહે, મુક્તો કહે, આજે ટાબરિયો લાગે પણ કાલે તો એકાંતિક થઈ જાય અને સૌને ઘટતું સન્માન કરે, માન આપે. માન માગે નહીં, આપણે માન માગીએ છીએ એટલે તકલીફ થાય છે, ઘણી તકલીફ થાય, બહુ તકલીફ થાય. માન તમે માગો ને ઘણું દાસ થઈને પ્રોબ્લેમ સોલ્વ, અક્ષરધામનું સુખ આવે. અને માન માગે સ્વામિનારાયણ ભગવાન આગળ કહે, માન બધા કામ બગાડી નાખે છે, માન બધા કામ બગાડી નાખે. એ માન જેમાં પડ્યું, માન જેમાં પડ્યું એ બધું નકારું થઈ જાય. તો આ સત્સંગની રીત છે. આ સત્સંગમાં બહાર તો માન જ, બધાને માન જોઈએ છે, એ સત્સંગની રીત નથી. દાસ થઈને રહે એ સત્સંગની રીત છે. ભગવાનના પ્રતાપે કોઈ મોટી સી ગતિને પામ્યો હોય તો પણ તે સત્સંગમાં નાના મોટા બધા નાના આમ કરી ના નાખે, નાના ને એને એને ઘટે એમ આપે બધું હોય છે, નાનાને ગણતા જ નથી. હરિભક્તો નાના હોય, ઉંમરમાં મોટા હોય પણ નાના હોય એટલે લોકની દેશ ગણતા જ નથી, આમ કાઢી નાખીએ છીએ. તો એ રીત નથી સત્સંગની. સૌને ઘટતું સન્માન કરે, માન આપે. જો માન માગે નહીં, માન આપે. માન આપે ને એને અક્ષરધામનું સુખ આવે, અને માન માગે કચરો. વરી જેવો મુખ પર ભાવ તેવો અંતરમાં ભાવ રાખે તે સત્સંગ મોટો જાણો. અહીંથી બોલે લિપ ડિવોશન પણ અંતર પણ ભાવ હોવો જોઈએ તો એ સત્સંગ મોટો. બીજી બધી વાત નથી કરી. સત્સંગ કોને મોટા ગણવા, કોને મોટા ગણવા? આવા લક્ષણ હોય એ ખૂણામાં બેઠો હોય, ખૂણામાં પર્વતભાઈ તો ખૂણામાં બેસતા હોય, કોઈ ઓળખે નહીં, પણ તો એ મહારાજની દ્રષ્ટિ અને મહારાજની દ્રષ્ટિ ઝીલવા જેવી છે. બીજા કોઈની દ્રષ્ટિ હવે કામની નથી. શ્રીજી મહારાજની દ્રષ્ટિ ઝીલવા જેવી તે એમાં મહારાજે કહ્યું, જેવો મુખ પર ભાવ તેવો અંતરમાં ભાવ રાખે તેને સત્સંગમાં મોટો જાણવો. સંતની કૃપા થાય ત્યારે શ્રીહરિને ઓળખવાની અલૌકિક મતિ પ્રાપ્ત થાય. જો શ્રીહરિની કૃપા થાય તમારી મેતે જાતે ઓળખી જ ન શકો. ભગવાનની કૃપા હોય તો જ બધું આગળ કામ ચાલે. સંતની કૃપા થાય ત્યારે શ્રીહરિને ઓળખવાની અલૌકિક મતિ પ્રાપ્ત થાય છે. સંતની કૃપા વિના કોટી પ્રકારે જતન કરે. જો સંતની કૃપા કોટી પ્રકારે જતન કરે તો પણ અલૌકિક મતિ કોઈ કાળે આવતી નથી. હડતાલ સિક્કો મારી દીધો સ્ટેમ્પ. કોઈ કાળે ભગવાનની ભગવાનને સંતની કૃપા થાય તો બધું જ કામ થાય. તમને થાય મનમાં કે મારે લીધે થયું છે, પણ તો એ તમારે લીધે તમને કોણ પૂછે છે? અનંત કોટી બ્રહ્માંડમાં જી તમે તો કોઈ ગણતી માની અને તો આમ આમ કરે. સંતની કૃપા થાય ત્યારે શ્રીહરિને ઓળખવાની અલૌકિક મતિ પ્રાપ્ત થાય. સંતની કૃપા વિના કોટી પ્રકારે જતન કરે તો પણ અલૌકિક મતિ કોઈ કાળે આવતી નથી. જેને ભગવાન વિના બીજા કોઈ ચાહના ઈચ્છા નથી, ભગવાન વિના ઉપરથી તો કામકાજ કરે. ગુરુદેનભાઈ પરોતભાઈ મોટા તો એ કામકાજ કરતા બધું કરતા, પણ અંતરની વાત જુદી છે. મારા કે જેને ભગવાન વિના બીજી કોઈ ચાહના ઈચ્છા નથી તેને સદા શ્રીહરિ નિકટ વસે છે. હોય ને આ લોકમાં તમે જેની સાથે હેત પીત હોય એ તો અહીં પાસે જ હોય. તમે 1000 માઇલ દૂર હોય તો તમારી પાસે જ છે, તો શ્રીહરિને કેમ નહીં? જેને ભગવાન વિના બીજી કોઈ ચાહના ઈચ્છા નથી, એક ભગવાન સિવાય ભગવાન 24 કલાક એટલે બીજું બધું કામકાજ કરે એ કામ પૂરતું, પણ અંતરમાં તો ભગવાન જાન. એને સદા શ્રીહરિ નિકટ વસે છે.

જીવનું ખાતું તપાસે ત્યારે આ હિસાબ મળે છે. અંતરદૃષ્ટિ કરવી પડે, નહીં તો ફૂલ્યો ફાટ્યો ફેરવા કરે છે અને કોઈ પ્રાપ્તિ ન થાય, ઝીરો માઇનસમાં જાય. તપાસ કરી, આ તપાસવાનું બહુ ભાગ્યશાળી હોય એ પોતાના દોષ જુએ તપાસે, નહીં તો બીજાનો જ વાંક કાઢે રાખે, આવો છે આમ છે તેમ છે, પણ અને પોતે એકાંતિક છે એવું રહે. જો બીજી ચાહના રાખે તો હરી તેટલા દૂર રહે છે. જીવનું ખાતું તપાસે ત્યારે હિસાબ મળે છે. પોતાની અંતરદૃષ્ટિ કરવી પડે, સખત કરવી પડે. જેમ બીજાને ખખડાવીએ છે, હલાવી નાખે છે, એમ પોતે પોતાને ખખડાવે હલાવી નાખે, તે અંતરદૃષ્ટિ કહે તો એમાંથી સાર નીકળે, મુદ્દો નીકળે. જીવનું ખાતું તપાસે ત્યારે આ હિસાબ મળે. જ્યારે સંતની સેવા કરે છે ત્યારે શ્રી હરિ તે જીવનું ઉદ્ધાર તરત કરે છે. તરત ઇન્સ્ટન્ટ ઇન્સ્ટન્ટ કોફી આવે એ તરત જ તમને ખાતું ઉધાર રાખે નહીં, તરત ચૂકવી દે. સેવા પણ મંદ મધ્ય અને તીવ્ર એમ ત્રણ વેગથી થાય છે. સેવા પણ ત્રણ વ્હાઈટ પેટ્રોલ કહે છે, એકદમ ફરક. મારાનો બોલ પડ્યો નથી ને તોડી જાય. સેવા પણ મંદ મધ્ય અને તીવ્ર એમ ત્રણ વેગથી થાય છે. સમજવું હોય તેને તીવ્ર વેગથી સંતની સેવામાં મંડી પડવું, એમાં જ માલ છે. સંતની સેવામાં બધું જ આવી જાય, ત્યાં જે જોઈએ એ મળે તમને સંતની સેવા. અને સંત તો સારનું સાર આપે, એમને ભગવાન વાલા છે, ભગવાન આપે તો મુદ્દો આવી ગયો. સમજવું હોય તેને તીવ્ર વેગથી સંતની સેવા મંડી પડવું. મોક્ષ કરવાની ભગવાનની રીત પણ અનંત પ્રકારની છે. જો ભગવાન અનંત ઉપાય, અનંત પ્રકાર મોક્ષ કરવાની રીત ભગવાનને આવડે છે. મોક્ષ કરવાની ભગવાનની રીત પણ અનંત પ્રકારની. અક્ષર મુક્તો પણ તેનો પાર પામતા નથી, તો બીજા શું પામે? અક્ષર મુક્ત એક મુક્ત હોય, અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરે, અનંત એક જ મુક્ત હોય તો મહારાજ કે એવા મુક્તો પણ ભગવાન, અક્ષર મુક્તો પણ તેનો પાર પામતા નથી. મુક્તો અનંત પ્રકારના, પણ અક્ષર મુક્તો એટલે અક્ષરધામનો સંબંધ ધરાવે એ અક્ષર મુક્ત કહેવાય. અને બીજા બધા ધામના મુક્તો જ કહેવાય, પણ અક્ષર મુક્તની વાત શ્રીજી મહારાજ સાથે કનેક્શન હોય. અક્ષર મુક્તો પણ તેનો પાર પામતા હોય. શ્રી હરિની મરજી જાણી તે મુજબ વર્તતા હોય તેને પરમ એકાંતિક સંત જાણે. અને મહારાજની જો એકવાર ગુણાધિતાન સ્વામી ને મહારાજે ગુણાધિતાન પૂછ્યું કે સ્વામી કાળ લાવ કે તૂટ્યું લાવું, કાળ લાવ કે તૂટ્યું લાવ, બેમાંથી એકદમ પસંદગી આપી. તો સ્વામીએ કહ્યું ગુણા છે તૂટ્યું લાવ, એટલે 15 દિવસમાં પતી જાય બધું ખેલ. તો રઘુવીરજી મહારાજે કહ્યું સ્વામી બહેની ના પાડવી હતી, તમને ચોઈસ આપ્યું હતું. સ્વામી કે ભગવાનની મરજી એકની તો હતી જ, એ તો પૂછે કેમ? પૂછવાનું કારણ આ છે.

તો જો અને આપણે ઉદ્ધારે સ્વામી બેની ના પાડે આપણે વિચાર્યા વગર કાંઈ કરે ધડાવી દે ને, પણ સ્વામી મહારાજની મરજી જાણતા હતા, એકની મરજી તો હતી જ, તો એવી રીતે મરજી મહારાજ કામ શ્રીહરિની મરજી જાણી તે મુજબ વર્તતા હોય તેને પરમ એકાંતિક સંત જાણવા, તેને એક શ્રીહરિનો જ દૃઢ વિશ્વાસ છે ને એટલે જ તેને બધાથી અધિક કહેશે, ને ભગવાન જે રીતે રાખે તેમાં સદાય મગન રહેશે. આપણે તો કંઈક કઠણ દેશકાળ આવે ઢીલા થઈ જઈએ, પણ ભગવાન મારી મરજી વિના રે કોઈથી સ્થળનું ન તોડે. રહેવું તેને એક શ્રીહરિનો જ દૃઢ વિશ્વાસ છે, શ્રીહરિનો જ દૃઢ વિશ્વાસ એટલે મહારાજ સ્વામી મુક્તો એની એ રીતે એમની મરજી જાણીને વર્તે. અને મૂર્તો મહારાજે કહું મારી મરજીના કોઈથી સ્થળનું ન તોડે, એટલે મુક્તો હોય આ હોય તો પણ મહારાજની મરજી પ્રમાણે રે ચાલે. તેને એક શ્રીનો દૃઢ વિશ્વાસ છે ને એટલે જ તેને બધાથી અધિક કહે છે, ને ભગવાન જે રીતે રાખે તેમાં સદા મગન રહે છે. શું કહ્યું? જે રીતે રાખે પછી સદા મગન રહે, ઢીલો પોજો ના થઈ જાય, પોદરા જેવો ના થઈ જાય. મારાની ઈચ્છા જ ગમે દુઃખ આવે સુખ આવે પણ એમાંથી એમાં મગન રહે. આજે મારે ઘેર થાય લીલા લે એવી રીતે રહે. સદાનંદભાઈ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે આવા સાધુ ખાસડા મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય, ને બીજા મશરૂના ગાદલામાં સુવાડી મૂકે તો પણ નરકમાં નાખે એમ સમજવું. એટલે સાધુની મહત્તા છે. સાધુ હોય એ ગમે એમ કરે, ખાસડા મારે કે તમારે પાલન પોષણ કરે, પણ તો એ સાધુની મહત્તા છે. એવા સાધુ આપણને મળ્યા છે. પ્રમુખરાય મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, એ બધા એવા સાધુ મળ્યા છે કે એ ખાસડા મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય, બીજા મશરૂના ગાદલા સુવાળી મૂકે તો એ નરકમાં નાખે. એટલે આટલો તો ફેર છે, ક્યાં નરક ને ક્યાં અક્ષરધામ. એટલે આપણે આ સમજવું અને આ સમજીને આપણે જે કરવાનું હોય એ કરવું એમ સ્વામી કહેવા માગે છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે આ કર્મક્ષેત્ર છે તે અહીં એક ઉપવાસ કરે ને બદ્રિકા આશ્રમમાં 100 ઉપવાસ કરે ને શ્વેતદ્વીપમાં 1000 ઉપવાસ કરે તે બરાબર થાય છે. આ કર્મક્ષેત્ર છે એટલે અહીં આપણે એક ઉપવાસ કરીએ તો એ બદ્રિકા આશ્રમના 100 ઉપવાસ તુલ્ય છે, શ્વેતદ્વીપમાં 1000 ઉપવાસ કરે તે બરાબર થાય છે. શ્વેતદ્વીપમાં 1000 ઉપવાસ કરે તો એક આપણે અહીંયા એક ઉપવાસ કરીએ તો એ સરખું થાય.
ને આ ઘડી આ પળ ને આ સાધુ કોટિકલ્પે પણ મળવા દુર્લભ છે. આ આપણે શ્રીજી મહારાજ અને સંતો પધાર્યા એ બહુ મોટી વાત છે. આપ લોકમાં ના આવ્યા હોત તો તમે ચક્રાવમાંથી પાર પડત નહીં, જન્મરણ જન્મરણ જન્મરણ. પણ એ ચક્રાવ તોડી નાખ્યો, આવા પુરુષ ભગવાન સંત પધાર્યા કે આ ચક્રાવ તોડી નાખ્યો અને આપણે સૌરી ગતિ અક્ષરધામ બાજુ જવા માટે તૈયારી થાય છે. નહીં તો ક્યાં અક્ષરધામ, ક્યાં આપણે કોઈ રીતે મેર ના ખાય. એ મેર પડી ગયો, બહુ મોટી વાત, અતિ કૃપા કહેવાય. આ પળે આ સાધુ કોટિકલ્પ પણ મળવા દુર્લભ છે, પણ મહિમા જણાતો નથી કેમ, જે મનુષ્ય આકૃતિ છે. જો આપણે જે જોઈએ, આપણે એક સાધુ બીજા સાધુ આ બધા સરખા લાગે અને મનુષ્ય આકૃતિ છે. જે ગુણાતીતાન સ્વાય 500 પરમહંસો નો તખતો બનાવવા આવ્યો એમાં ગુણાતીતાન સ્વામી આઉટરાઇટ દેખાતા કારા. તમે તખતામાં આવું દેખાતું હશે તો ખરેખર કેવા હશે? તો પંતય અક્ષર બ્રહ્મ ગુણાતીતાન સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે. તે અક્ષર બ્રહ્મના દર્શન કે આ લોકમાં દેવલોક લે ઇન્દ્રને એને દર્શન ઘણા દુર્લભ છે. અને આ લોકોમાં પૃથ્વી ઉપર આપણે રાજા મહારાજાને મળવું ઘણું દુર્લભ છે. તો એ બધું 83 માડીએ ત્યારે આપણને જણાય કે આપણે કેટલા ભાગ્યશાળી છે કે આવા સાધુ મળ્યા. પણ મનુષ્ય આકૃતિ છે એટલે બધું ડૂલ થઈ જાય, આપણે બધા સરખા લાગે. પ્રમુખ સ્વામી યોગી આપા અને આપણે પણ સરખા દેખાય. આ તો જ્ઞાન છે એટલે આપણે વિશિષ્ટ આપણે એમને માનીએ છીએ, પણ તોય ખાવા પીવામાં આ બધી ક્રિયામાં સરખા જ લાગે. તો એ ભાવ રહે છે જ, મનુષ્યાકૃતિ છે એ ભાવ રહે છે જ આપણને, કે આપ બસ થોડા વિશેષ માની, પણ બધું ખાવું પીવું બધું આપણા જેવું છે એવી રીતે છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, મોટાનો મત એ છે જે અનેક પ્રકારે દેહ દમન કરવું. જે સ્વામી મોટાનો મત એટલા જે જેટલા જળ ભર સુખજી એના પણ એ બધાનો મત દેહ દમન ઉપર, દેહ દમન કહો, તાલમેલ ના કરવું. અનેક પ્રકારે દેહ, અનેક પ્રકારે કોઈ પણ રીતે દેહ દમન ઉપર જવું, કે રોજ ખાતા હોય તો એક ટાણો ખાય, બીજી એટલે ટૂંકમાં દેહ દમન ઉપર જવું, તાલમેલ કરવો નહીં. આ દેહને લાલન પોષણ કરવું બરાબર, પણ અને તમારી ઇન્દ્રિયો છે એ વિષય બાજુ દોડે એ એમ ના કરવું. મોટાનો મત એ છે જે અનેક પ્રકારે દેહ દમન કરવું અને ટાળ તડકો ભૂખ તરસ તેનું સહન કરવું, પણ કેવળ દેહનું જતન કરવું નહીં. કેમ કે મોક્ષના માર્ગમાં દેહ એક ફાયદાકારક છે, કે દેહ ના હોય તો આપણે કંઈ કરી શકીએ નહીં. પણ એ છતાંય પણ દેહનું દમન કરવું, અનેક પ્રકારે દેહનું દમન કરવું અને તાળ તડકો ભોગ તરસ તેનું સહન કરવું, પણ કેવળ દેહનું જતન કરવું નહીં. આપણે
જો દેહનું જતન થાય છે જ, ગમે એવું કરો તો દેહનું જતન થાય છે, પણ બુદ્ધિશાળી હોય, મોક્ષનો ખપ હોય તે એને આ બધું અનેક પ્રકારે ટાળ તડકો ભૂખ તરસ તેમ સર માનસીમાંને આપણે ગોઠવીએ છીએ, પણ ખરેખર દેહ કરીને ટાળ તડકો બધું સહન કરવું એ માનસીમાં આપણે બેસીએ. અને જો આ મને આ ભૂખ તરસ આ એમાં મારી વૃત્તિ જતી નથી એટલે એ વૃત્તિ ના જાય તો પણ દેહ દમન કરું. ભૂખ તડકો ભૂખ તરસ આ બધું સહન કરું. તો આ સ્વામીએ આવું લખ્યું તો આ ખરેખર એને ઉલ્લંઘવું નહીં, આ મર્યાદામાં રહેવું. આપણને ભગવાને દેહ આપ્યો છે પણ દેહનો ઉપયોગ ખાલી મોક્ષ માટે જ થાય, બીજા કોઈ કારણ નહીં. તો જેમ ગાડીમાં બ્રેક હોય, એક્સલેટર હોય, બધું હોય, પણ એ જે ચાલક છે એ જે રીતે વાપરવું પડે ગાડી એ રીતે ચલાય તો બરાબર છે, નહીં તો બધું હોવા છતાંય રોલ્સ રોયસ ગાડી હોય, બધું હોય, પણ જો ચાલક બરાબર ના હોય, એનો મનમાં વૃત્તિ બરાબર ના હોય તે એક્સિડન્ટ કરે જ. એટલે ગાડીનો કંઈ મેળ નથી, મર્સિડીઝ હોય કે બીજી ગમે હોય ગાડીને, પણ ચાલક એ ડ્રાઈવર છે એનો એની મનની વૃત્તિ બરાબર બધું કરે છે. તો તેમાં આપણે ચાલક છીએ, આપણે આપણે દેહને ગમે એમ ગમે એમ જવા ના દેવું, કંટ્રોલમાં રાખવું અને ભૂખ તરસ યાદિક બધું વેઠવું. એ સ્વામીએ કેટલી સરસ વાત કરી, પણ મોક્ષનો ખપ હોય તો જ એને આ વાત પકડાય, નહીં તો જવા દે. અને પછી ઘણી વાર એવું થાય કે ઘણી વખત આપણે 5-10 વર્ષ તપ કર્યું હોય, દેહ દમન કર્યું હોય, અને પછી છૂટું મૂકે તો એમાં બધું બધું પેસી જાય, જેટલું બધું કર્યું હતું એ બધું પેસી જાય. તો યોગી બાપા અમે ગોંડલ હતા, ગોંડલ બાપાને ખુરશીમાં લઈ જતા હતા, તે બધા વાસણ ઉટકતા હતા. તો બાપા ખુરશી ઊભી રાખી પછી કે સ્વામી બાપા કે મને ઈર્ષ્યા આવે છે. બધા કે કેમ ઈર્ષ્યા આવે છે? તે કે સ્વામી આ તમે આ બધા વાસણ ઉટકે સેવા કરે છે એ આપણે બધું બંધ થઈ ગયું એટલે ઈર્ષ્યા આવે છે કે આ લોકો સેવા કરે છે એટલે માલ ખાટે છે, સેવા ભક્તિ બધું કરે એમાં માલ છે. એ સ્વામીને કહેવાનું હતું કે ઈર્ષ્યા આવે છે આ રીતે કે અમે રહી ગયા અને આ બધા ઉઠ. તો હવે સ્વામીએ તો કેટલા વાસો ઉડક્યા અને કેટલું બધું કર્યું છે, છતાંય ભાવના ટડી નહીં. એ ભાવના એટલે હવે ભાવના રાખવી, બધે ગમે હોય તો આરસી ના જવું કે હવે બહુ કર્યું આપણે હવે નિરાંત, એવું નહીં. એ આ બધી ઈચ્છા રાખવી કે સેવા કરવાની ભાવના રાખવી. અને બધું તમે દેહ હાથ પગ ના ચાલતા હોય પણ તમે ઈચ્છા તો રાખવી કે મારે સારું હોય તો કેટલું બધું કામ થાય એવી ઈચ્છા રાખવી.
સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીજે, મહારાજની કહેલી વાત કરીજે, મહારાજ કહેજે, કરોડ વાહણે કરીને એક મનવાર ભરાય, એ 100 કરોડ મનવારું ભરવી છે, એટલા જીવનું કલ્યાણ કરવું છે. જો 100 કરોડ આ વિચાર કરી તો એટલી મોટી વાત, કરોડ વાહણે કહી એક મનવાર ભરાય, કરોડ વાહણ મારે એક મનવાર ભરાય, અને એવી 100 કરોડ મનવારું ભરવી છે. 100 કરોડ મનવારું એટલે બધા આવી ગયા, જે પોઝિટિવ હોય અને આ બધું જે આ લાઈનમાં આવી જાય તો એનું કામ થઈ જાય. પણ વાણમાંથી કૂદીને પછી બહાર જાય તો એ ઠેકાણે ના પડે. પણ ભગવાનને અનુકૂળ થાય, મોટા પુરુષને અનુકૂળ થાય એ રીતે ગોઠણ કરી તો તમે ભયો તે એટલા જીવનું કલ્યાણ કેમ થાય. તો પછી હવે આટલા બધા જીવનું કલ્યાણ કેમ થાય તો સ્વામીએ કહ્યું, પછી એમ વિચાર કર્યો છે અમારું દર્શન કરે તેનું કલ્યાણ, વળી એમ વિચાર કર્યો છે અમારું દર્શન કરે તે કેટલાક જીવને થશે, મારાનું દર્શન કેટલા જીવને થશે, માટે અમારા સાધુના દર્શન કરે તેનું પણ કલ્યાણ. એટલે અમારા સાધુ બધા અત્યારે જેટલા બધા સાધુ છે એનું દર્શન કરે તેનું પણ કલ્યાણ. પછી વળી ત્યાં વિચાર થયો છે સાધુનું દર્શન પણ કેટલાક જીવને થશે, સાધુનું જે 1100થી આપણે કેટલાક હશે, આખી પૃથ્વીમાં કેટલા જીવ છે, માટે અમારા સત્સંગી દર્શન કરે તેનું પણ કલ્યાણ. અમારા સત્સંગીને હોય કરે તેનું પણ, સત્સંગી દર્શન કરે તેનું પણ કલ્યાણ, ને સત્સંગીને જમાડે ને એનું જમે, ને સત્સંગીને પાણી પાય ને એનું પાણી પીએ, એ સર્વેનું કલ્યાણ કરવું છે. એટલે બધી રીતે છૂટ મૂકી દીધી સ્વામી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ધર્મશાળાના કામમાં માણસે બહુ દાખલો કર્યો તે અમે રાજી થયા. વધુ કાર્ય ધર્મશાળાનું બાંધવી હતી, ત્યાં બધા દાખલો બધો બહુ કર્યો એમાં તો રાજી થયા અમે. એની વાત તે ભગવાન રાજી થઈ રહ્યા, એટલે અમે રાજી થયા, ભગવાન રાજી થઈ રહ્યા. ને આવા સાધુનું દર્શન તો પાંચ મા બાપને બારી નાખે એવું છે, પણ એવો મહિમા નથી. ને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે, આનંદના ફુવારા છૂટે, ઝોલા ના આવે. ને આવા સાધુનું દર્શન થાય તો પાંચ મા બાપના પંચ મા બાપને બાળી પણ બાળી નાખે એવું છે. હવે કેટલો મહિમા છે પંચ મા બાપ એટલે શું કહેવાય. આ મહિમા સ્વામીએ કહ્યું, ને એવો મહિમા હોય પણ એવો મહિમા નથી, મૂળ કારણ છે. આ બધું આપણે હરીએ ફરીએ તો આવો મહિમા હોતો નથી. ને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે, ખરેખર મહિમા હોય અંતર. હવે કેટલા બધા જોયા છે હરિભક્તો એના અખંડ, ખાલી ટેમ્પરરી નહીં, કલાક બે કલાક નહીં પણ અખંડ આનંદમાં રહે. ને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે. અને આ તે કંઈ વાતો છે, આ તો અક્ષરધામની વાતો છે. અહીંયા પૃથ્વી પર આવે તો સામાન્ય મનુષ્ય જેવા દેખાય, એટલે તેમાં ગોથા ખાઈ જઈએ કે
ખાય છે, પીએ છે અને આપણે ખાય પીએ છે, અને એવી રીતે મહિમા નથી રહેતો. પણ બધાનું ખાવું પીવું બધું બધું જુદું છે. આ તો અક્ષરધામની વાતો છે, પણ સાંખ્ય વિના કસર રહી જાય. એ સાંખ્યવાળાને તો આ લોક સર્વે નરક જેવું લાગે છે, પણ ક્યાંય માલ મનાય નહીં. જે આ વિચારમાં આપણે પડવું, રાખ્યું, આ વાંચી જવું નહીં કે અટકવું છે. આપણે ગામમાં ફરીએ તો જે વાત આપણે ગમતી હોય એ વાતમાં મન અટકે. દુકાને જતા હોય તો દુકાનમાં તો અનંત પદાર્થ હોય, પણ આપણે જે ગમતું એમાં મન અટકે. એટલે એવી રીતે સ્વામી કહેવું કે આ જે વાતો છે એમાં મન અટકવું જોઈએ. એટલે ટૂંકમાં આપણે વિચાર કરો, વિચાર માગી લે છે, બધું હળહળ વાંચી નાખ્યું એવું નહીં. એવા હજાર વખત વાંચીએ તો કાંઈ પત્તો પડે, એક જ વખત વાંચ્યું હોય અને આવા શબ્દો પકડીને એને ગોઠીએ અને આપણે જે કામ હોય એના ઉપર લાવીએ તો કામ થાય. ને સાખ્યવાળા તો આ લોકો સર્વે નરક જેવું લાગે છે, પણ ક્યાંય માલ મનાય નહીં. જો આ પૂરા સંતો હતા કે મહારાજને માનસી કંઈક શું જમાડવું, બધું વિષ્ટા જેવું છે, કેવું ધરવું. પણ એમાં મહિમા સમજીને આ બધું દિવ્ય છે, જે ભગવાન આગળ મૂકાય બધું દિવ્ય છે એમ માનીને ધરવું. પણ ઓલું જ્ઞાન, અતિ જ્ઞાન લગાડવું નહીં તો ઇસ પાર કે ઉસ પાર. જો નદી કેનાલ હોય ને, કેનાલમાં આપણે ડૂબકી મારીએ તો પણ અતિ જોર કરીએ તો ઓલી પાછળ પૃથ્વી ઉપર આવી જઈએ, તેવું નહીં. એટલે માપમાં, એટલે ટૂંકમાં આ બધું દિવ્ય છે એવું માનીને બધું સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે યુક્ત, બધું દિવ્ય. અને ત્યાં આવું મન અટકવું જોઈએ. પણ આપણે તો છોલામાં ને બીજા બધામાં મન અટકે અને એનું સુખ લઈએ. પણ આ દિવ્ય વાતો, આ દિવ્યતા છે, બધું દિવ્ય છે એમ કરીને બધું ઝોલા આવે તો વાંધો નહીં. પણ ઝોલામાં વિચાર આવવો જોઈએ, હરિભક્ત જે હોય મહિમાનો વિચાર આવે અને પછી ઝોલા ખાય તો વાંધો નહીં. યોગીઓ પર ઝોલા ખાતા રહે, પણ તોય ધીરે એ તો ઝોલા ખાતા હતા, એ વહેલા ઉઠતા હતા અને બધું ભગવાન સંગી જ ક્રિયા કરતા હતા, એમાં જ ઝોલા આવે. અને આપણે ઝોલા આવે ને સ્વામીને ઝોલા આવે સરખું ના ગણવું. એમના ઝોલા તો અંદર અક્ષરધામ અક્ષરધામની વાતો હોય. સદાન સ્વામી મહારાજ.

અને ભગવાનનો જે ભક્ત હોય, તમે પોતાને ભક્ત માનતા હોય તો, અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ, ગઈકાલે પૂજા અને સંવાદમાં હું આત્મા છું, કેટલા લોચા પૂજામાં જ કેટલા લોચા આત્મા છું. અને ભગવાન જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ આ જ કામમાં આવે છે, બીજું કાંઈ કામમાં, બીજા કોઈ બળ કામમાં નહીં આવે. બુદ્ધિબળ, શક્તિ, શારીરિક શક્તિ અને બીજા બધા જે હોય એ કોઈ કામમાં નહીં આવે. એક આત્મબળ છે, એ સર્વોપરી છે, એ બધા બળને હટાવી દે અને પોતે દૈહિક રીતે નિર્બળ હોય, ટટ્ટુ દુબળા હોય, પણ સવાર તો તાજા હે. એટલે આપણે શારીરિક બળ એ કોઈ ગણતી માની એ જુદી વાત છે, આત્મબળ છે એ સાવ જુદી વાત છે. અને આમાં આપણે જો ભગવાનના ભક્ત હોય તો એમાં એન્ટ્રી થવી જોઈએ. તો બધા ભાઈ ઘણા બધા પ્રશ્નો ઉકેલ આવી જાય, ઘણા બધા પ્રશ્નો, શારીરિક, માનસિક, બીજા બધા ઘણા પ્રશ્નો ઉકેલ આવી જાય તમારે. અને એ બળ વધતા વધારતા રહેવાનું. તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના મહાત્માનું બળ, એ બે બળ જોઈએ. અક્ષર ને પુરુષોત્તમ બે આવી ગયા, પણ એ બળ જોઈએ. ઠાલો ઠાલો બોલવા માટે નહીં, જે બોલા સંવાદમાં બોલતા હતા એવી રીતે નહીં, ખરેખર એ બળનો ઉપયોગ કરવો પોતાના માટે. રોજ પડે પડે એને આ બળનો ઉપયોગ કરીને પોતાની સ્થિતિ બાંધી, એટલે જેને કંઈ કોઈ ટોચો વાગે નહીં, અને ગમે એવું થાય તો પ્રશ્ન જ ના થાય. અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાન બળ તથા ભગવાનના માતાનું બળ, એ બળ, એ બે બળ જોઈએ. તમે આ બે બળનો ઉપયોગ કરો, પણ તો એ માની લેતા નહીં કે મને તો સંપૂર્ણ થઈ ગયું આ બે બળ. જો આ સંવાદમાં પૂજામાં કેટલી પોલ હતી, તે પોલ નીકળે તમારે આ બે બળ. એટલે ટૂંકમાં આ સત્સંગ તો દિવસે દિવસે વધારતા રહેવાનું, અને એનો અંત જ ના આવે. અંત ક્યારે આવે? ત્યારે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ થયા હોય ત્યારે અંત આવે. ત્યાં સુધી તો આપણે ખેંચી રાખવાનું અને આ બળ, બે બળ વધારતા રહેવાનું. અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના ભગવાનના મહાત્માનું બળ, એ બે બળ જોઈએ. બધું આવી ગયું, અનંત બ્રહ્માંડનું તંત્ર બધું આ બે બળમાં ચાલે છે. તે આત્મનિષ્ઠા તે શું? મહારાજ અધર પદ્ધર રાખતા નથી, સ્પષ્ટતા કરે આત્મબળ શું, આત્મનિષ્ઠાનું બળ એટલે શું, એટલે તમને ખબર પડે. તો જો બહુ વેદ વિધાન ભણવાનું નથી,
ऊंधे भागे लटकवा नहीं रहा, मारा सीधे से एक तो निष्ठा हो पी बधु काम हो, निष्ठा न हो तो कई कोई काम में ना आए। तो आप मानिए लीधे बड़ा सत्संगी हो निष्ठा तो हो तो एने माटे बात है। तो आत्मनिष्ठा थे शू तो पोताना आत्मा ने देह थी पृथक जाणवो बहु मोटी सिद्धि है। अने आज हाथ में आई जाए चावी हाथ में आई जाए अखंड सुख्यो रहे તે પોતાના આત્માને દીધી। હવે આપણે ગમે એમ 100 વખત બોલીએ હું આત્મા છું દેહ નથી એમ ના ભગે, જો બાળકોએ બધી રજૂઆત કરી એમાં યોગી અપાયું આત્મનિષ્ઠાનું બળ, આત્મનિષ્ઠાવાળા પુરુષ હોય મળે એના થકી થાય એમને આત્મા બકે કાંઈ ના થાય, બકે રાખો બકે 1000 વર્ષ બકે રાખો કાંઈ ના થાય। અને આખી દુનિયામાં આ જ કરે છે બધા, એને ભગવાન આવ્યા નથી એટલે શું કરે બિચારા, એને આમાંથી પતાવી દેવું પડે જેટલું બને પણ એમાં બરકત ના આવે। મારે કે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ જોઈએ તો બધું કામ થાય, અને એવા પુરુષ મળે બીજો કોઈ જરૂર નથી, એ બધું જ કરશે આપણે, કોઈ તાકાત કોઈ કંઈ કરવાની। તો પોતાના આત્માને દેહથી પૃથક જાણવું અને પછી બીજી બધી ગડબડ ચાલે છે એની વાત આવે છે। અને સાધુ ભેળા રહેતા હોઈએ, સાધુ ભેળા રહેતા હોઈએ એટલે અમારા સાધુની વાત આવી, અને સાધુ ભેળા રહેતા હોઈએ તેમાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય અહીંયા આત્મનિષ્ઠાને ખૂબ જરૂર પડે। બીજી મોટી મોટી વાત કરતો હોય પણ અહીંયા બોલાચાલી થાય ને બધા એમાં લેવાઈ જાય, અને સાધુ ભેળા રહેતા હોઈએ ત્યાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય, અને ધીરજ જોઈએ, ધીરજ ધીરજનું બળ હોય તો બધું એ પણ બળ છે ધીરજ, તો બધું ઘણી બધી ઉકેલાઈ જાય। એ તો ચડતો ને ચડતો રંગ રે ઓરખોસ એ વાત કરે, તો સાધુમાં હોય તો સાધુ તો ભેગદારી હોય એ સાધુ આમાં એની વાત છે, તો જેવું હોય તો આવી વાત થાય। એટલે એમાં તમારે પણ સાવધાની રાખવાની, કોઈને જોઈએ તમારે મૌન રહો, તમારે બીજા 5 જણને ભેગા કરીને વાત નહીં કરવાની આ સાધુ આવા છે ને આવા છે, એટલે સત્સંગ છે ને તમારા પોતા માટે છે, પોતા માટે જ છે। અને સાધુ ભેળા રહેતા હોઈએ ત્યાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય તથા કોઈક જાતનો અહમમત થાય, બધું બગાડ અહમમત મારું તારું એમાં નાની નાની બાબતમાં નાની પદાર્થમાં મોટો ઝઘડો થાય, સમાજમાં પણ એવું થાય, એક અણસમજણ હોય સમજીને જો આપણે સાસુ વહુનો ઝઘડો અનાદિકાળથી ચાલતો આવે છે બરે, તો પ્રમુખ સાહેબ મહારાજે એકવાર કહ્યું હતું એક હરિભક્ત કે તારો વહુ ના માનતો તારી દીકરી માનજે, કેટલો કેલો બધું
Pero, pues, Sasu tenía que manejar el robado tortuga. Pues, de que tenía que manejar cuerpos. Tada koi jato amamu to thai. Ane, pachi, apro vichar se, ke pati patni hoi, to pati e sudharu, ke saro pati kem tho, ane patni e kem chale, ke sari patni kem banu, atlo koi jagadu na, court kache vadhu na kiya. Deh kalam se ga paduri hai. Nahi wala. Dando pachar hai pachar. Tata maan, krodh, swad, lob, kaam, masarisha, e adi avguni pravruti hai. ये वाय चौखट करी कि बड़ा अवगुण निवात नहीं करी फेस फेस नहीं कि एक एक जुदा पर है नहीं तो आप बुद्ध समथर थे ये कि देह नाशन चे पर नाशन केवल इतने नाशन चे ये मार व्यक्ति करे चे कान ना दोष अवगुण जनाए चे कान ना दो अवगुण जो एम बंदे निविक्ति करें महाराज स्पष्टता करें ये आदि का उगुनी प्रवृत्ति था तारे जो आत्मा पुत्र ने ना जानता है ये जो पुत्र देह रूप माने लट्ठा ब्रांड माने लट्ठो ब्रांड पुत्र आत्मा ना तो लट्ठो ब्रांड जिक्के है अरे जो आत्मा पोता ना जानतो है तो साधु नो अवगुणा है अब ये प्रवृत्ति त्यागी शुरू था मारुतारु मतलब उंडे उंडे मारुतारु जो है नहीं तो ऊपर से देखा ही नहीं आम तो फन मारुतारु होय अभी ना काम अगर वो दे आम वो तो जो पोता ने आत्मा ना जानता ये तो साधु ना उगुना है तेमाथी ऐनो बो बोंडू था है ना पुत्र हिलोरे चले बिया बद्दा ऐना जोग मावे ऐने बलने आजा कर अरे जे बारे कज्जो था है एक नानी बहुत मरी इतना मोटा मोटा झगड़ा था है मटे पोता ने दे थे पुत्र आत्मा जानो आ दवा थे दवा नहीं औषधि औषधि नहीं अब भस्म थे हमारे में कितनी दवाई है मटे पोता ने दे थे पुत्र आत्मा जानो जो स्वामी कहो कथा करे कीर्तन करे वातों करे पर आदेते हूँ नहीं एम ना माने माटे आठे पौर भजन सुकरण वो आत्मा छु दे नथी आत्मा छु ये तो बराबर है दे नथी ये भारे पड़े वो आत्मा छु बता बोले वाला संवाद में वाला बोले पहले स्टार्टिंग है आत्मा छु दे नथी ये मानवों के अगुरु पड़े हैं वह मेरा केतला लोचा निकली है दे नहीं माटे पोता है देते पुत्र का आत्मा जानो नेते आत्मा छे ते ब्राह्मण नथी क्षत्रिय नथी कर्मी नथी कोई नो दिक्रो नथी कोई नो बाप नथी ऐने कोई जात नथी नात नथी ये वो छे हमारे कजियों से बाद आगे दुनिया जी कोर्ट कचेरी उधर चला जाए अमाती इच्छे अमाती जा कितने सुंदर बात है एम ने मैं
આ બધું જ્ઞાન ના હોય એમને આવી રીતે જાણે બધું કેટલું બધું નીકળી જાય. બધી કોઈનો બાપ નથી, એની કોઈ જાત નથી, નાત નથી, એવો છે. અને એ આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે. આત્મા એ તમારે આ ઉપર લઠ્ઠા બધા ચોટેલા છે, એક એક ઉકલતું જાય પછી આત્મા બધા લઠ્ઠા નીકળતા જાય અને પછી આત્મા દેખાય તમને. અને એ આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે ને જાણ પણ યુક્ત છે. મોટી વાત જે તેજ તો આ સૂર્યમાંથી કેટલો નીકળે છે, આખા બ્રહ્માંડ તેજ તેજાયમાન કરે. પણ એ જાણ પણ યુક્ત નથી, એને કોઈ જાણ પણ નથી સૂર્યના પ્રકાશને. પ્રકાશ છે અરે આપણા બધા આખા બ્રહ્માંડ પ્રકાશ છે, પણ એને જાણ પણ નથી કે હું આ પ્રકાશ છું અને એવી કોઈ વાત નથી. અને તે અગ્નિની જ્વાળા તથા સૂર્યના કિરણ તે તો જળ છે. જો અગ્નિની જ્વાળા એમાં કોઈ અગ્નિ હોય એટલે કોઈ બાળક આવે કે વડીલ આવે વૃદ્ધ આવે એને કોઈ દયા નથી, બધાને ભારે. એટલે એને કોઈ જાણ પણ નથી કે આ બાળક છે એને દયા ઉપર દયા રાખવી, કોઈ એવું કંઈ જ્ઞાન નથી. તેજસ્વી છે, બધા આખા બ્રહ્માંડ તેજાયમાન કરે પણ જાણ પણ નથી. અને આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવું તેજસ્વી ને જાણ પણ યુક્ત છે. અને તે અગ્નિની જ્વાળા તથા સૂર્યના કિરણ તે તો જળ છે. કેમ જે મારે દૃષ્ટાંત આપે, કેમ જે તેને આંગળી રડાડીએ તો ખસે નહીં. સૂર્યનો પ્રકાશ આવતો હોય તો આંગળી રડે તો ખસે નહીં. અને બીજી વાત મહારાજ કે તે આંગળી રડે તો ખસે નહીં, અને કીડી હોય ને તેને આંગળી રડાડી તો ખસીને અવરી ચાલે. એકદમ સહેલું દૃષ્ટાંત હોય, જો તમે પ્રયોગ કરજો. અરે સૂર્યના કિરણ આવે તો કંઈ ખસે નહીં, એ તો જે રીતે ચાલતું જ ચાલે. પણ કીડી હોય તમને આગળ વિઘ્નો મૂકે તો અવરી ફરીને ચાલી જાય, એ તેને આંગળી રડી તો ખસીને અવરી ચાલે. માટે આત્મા તે જાણ પણ યુક્ત છે. આત્મામાં આટલો ફેર છે, બીજી બધી બ્રહ્માંડમાં બધી કેટલી બધી તેજાયમાન છે, બધું છે, પણ એને જ્ઞાન નથી, હું પણ નથી. એને માટે આત્માએ જાણ પણ યુક્ત. અને એને સૂર્ય અગ્નિ જેવું કહીએ, એને સૂર્ય અગ્નિ જેવું કહીએ છીએ તે તો એનો આકાર એવો તેજસ્વી છે તે માટે કહીએ છીએ. હીટર ને બોઈલર હોય, હવે એને જ્ઞાન નથી. નાનું બાળક હોય ગમે એને અડે તો ચમકારો બોલાવી દે. અને આપણે મનુષ્ય હોય એ જાણ પણ યુક્ત છે, એટલે શું કહેવું શું બોલવું એ બધું જ્ઞાન હોય અને એ રીતે વર્તે. માટે આત્માને જાણ પણ યુક્ત છે. અને એને સૂર્ય અગ્નિ જેવો કહીએ છીએ તે તો એનો આકાર એવો તેજસ્વી છે તે માટે કહીએ છીએ. અને એ આત્મા અનેક યોનિને પામ્યો છે, અનેક યોનિને પામ્યો છે. આપણે આ પહેલો જન્મ નથી, અત્યારે અનંત જન્મ લીધા છે. એને એમાંથી બહાર લેવામાં નીકળવા માટે આજે સાંજે વિધિ છે, વર્તમાન વિધિ, હવે બહાર નીકળવા માટે આ છે આ મંત્ર. અને આત્મા અનેક યુનિટ પામે છે,
અને એમ કહેવાય છે કે જેટલું સમુદ્રનું પાણી છે, સમુદ્રનું પાણી કેટલું છે, અને ખાલી આપણે એક ભાગ તૂટ્યું, અને મચ્છર ડેમ મોરબી, કેટલું બધું હોનાર, કેટલું બધું બધું આખું ગામ ને શહેરને ડૂબાડી દીધું. તો સમુદ્ર આખું હોય અને એ તૂટે, એ ભગવાને મર્યાદા બાંધી છે, એ એમનું કામ કરે છે. પણ ધારો કે ધારો આપે છે અને સમુદ્ર તૂટે અને કેટલું બ્રહ્માંડ ડૂબાડી દે, પૃથ્વી ડૂબાડી દે, એવું થાય. અને આત્માને કેવી રીતે પામે છે અને એમ કહેવાય છે કે જેટલું સમુદ્રનું પાણી છે, જેટલું સમુદ્રનું પાણી છે, તેટલું એ જીવ પોતાની માતાનું દૂધ ધાર્યો છે. કેટલું દૂધ ધાર્યો છે એટલે કેટલા જન્મ લીધા છે આપણે, કેટલું બધા. અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરણો છે તો પણ મર્યો નથી, અનેક પ્રકાર. કોઈ અકસ્માત પાંચ દેહ મરે છે, આત્મા મરતો નથી. અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરણ છે તો પણ મર્યો નથી, જેવો છે તેવો ને તેવો જ છે, આત્માની આ ખૂબી છે. એટલે આત્મબળ, આત્મનો પાવર આવે અને સમજે અને એનો ઉપયોગ કરે, ઉપયોગ કરતા નથી. હવે રિઝર્વમાં રાખે છે અને કૂચા પડ્યા છે અને કચરો ખાઈએ છે. જેટલું સમય પાણી તેટલી જીભ પોતાની માતાનું દૂધ ધાવે છે. અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મળે તો પણ મર્યો નથી, જેવો છે જેવો છે તેવો ને તેવો જ છે. અને એ અજ્ઞાન અવસ્થામાં પોતાને દેહ રૂપ માનતો હતો ત્યારે પણ ન મર્યો, તો હવે એનું જ્ઞાન થયું ત્યારે તે કેમ મરશે, એવો એ આત્મા તેને પોતાનું સ્વરૂપ માનવું. હવે આ સત્સંગી સ્વામી જે વાત કરી, કથા કરે, કીર્તન કરે, વાતો, પણ દેહ તે હું એમ ન માને, એ બધું કરે પણ આ એ મૂળમાં છે એ પોતાને આત્મા ના માને. આત્મા આત્મા માનવું જોઈએ, દેહ તે હું નથી એમ માને. ઘણું બધું આ બરાબર સમજવાનું અને સમજે જ છૂટકો, એકાંતિક ભાવના પમાશે જ નહીં. આ વાત તો સમજવી પડે, તો અત્યારથી આજથી શરૂ કરી દઈએ.

પણ ભારતમાં એક કાર્યક્રમ ચાલતો હતો ટેલિવિઝન ઉપર, તમારામાંથી કેટલાકે કદાચ સાંભળ્યું હશે, કોણ બનેગા કરોડપતિ, કદાચ સાંભળ્યું હશે અહીંયા હતું ને. હા, એની અંદર ઘાટકોપરમાંથી એક યુવક એ બન્યો. આમ કરોડ તો રૂપિયા આવે પણ પેલા ટેક્સમાં કપાઈ જાય, પણ 60-1 લાખ રૂપિયા એને આવ્યા. જો રૂપિયા કમાવા માટે, ડોલર કમાવા માટે જુદા જુદા ઘણા બધા માર્ગો છે. કોઈ મજૂરી કરે છે, કોઈ નોકરી કરે છે. અમારા ડૉક્ટર આરજી એ મેડિકલ પ્રેક્ટિસ કરે છે. વિનુભાઈને બધા મોટેલ ચલાવે છે, કોઈક ફરી રેસ્ટોરન્ટ ચલાવે છે, કોઈક બીજું કંઈક કરે છે, કોઈક ખેતી કરે છે. આપણે ભારતની અંદર ઘણા બધા માર્ગો છે, પણ આ કરોડપતિ થવાનો માર્ગ, એની અંદર પેલા પ્રશ્નો પૂછે અને પછી એમાં જવાબ આપવાના. તો જેમાં બુદ્ધિ આવી, એટલે બુદ્ધિથી પણ પૈસા કમાઈ શકાય છે. પણ બીજો એક માર્ગ છે જે આપણા સંતો અને ઋષિમુનિઓ આ બધા બતાવેલા છે. આ બધી જુદી જુદી ટેકનિકો છે, મને એક ટેકનિક આ બતાવી છે. અને એમાં શું બતાવ્યું છે કે સંપ ત્યાં સંપત્તિ. સંપત્તિ એટલે વેલ્થ, એટલે ડોલર, પૈસા. તો સંપ હશે તો સંપત્તિ આવશે. પણ એથી આગળ એક વાત કરે છે કે સંપ એ જ સંપત્તિ. સંપ હોય તો સંપત્તિ આવે એ તો બરાબર છે, થોડું સમજાય એવું છે. પણ એક આગળની વાત શું કરી છે આ, કે સંપ એ પણ સંપત્તિ છે, અને ખરી સંપત્તિ એ છે. ધારો કે તમારી વેલ્થ ગણાવે, કે ભાઈ તમારી વેલ્થ ગણાવો દિલીપભાઈ, એટલે તમે ગણાવો કે આ મકાન એના આટલા ડોલર, આ મોટર આટલા ડોલર, પછી આટલી બધું ઘરનું ફર્નિચર એના આટલા ડોલર, અને આટલું બેંક બેલેન્સ એ તમે ગણાવો. પણ તમારા ઘરની અંદર જે સંપ હોય, કેટલા પરસન્ટેજ, 2%, 5%, તો એ વેલ્થ છે. હવે તમે ગણાવશો, પણ એ વેલ્થ છે. તો પહેલી વાત તો આ એક સમજવાની જરૂરિયાત છે, આપણી વેલ્થની વ્યાખ્યા બદલવી પડશે. જુદી એક જ વ્યાખ્યામાં આપણે ચાલ્યા જઈએ છીએ, એ આપણું અજ્ઞાન છે. એમાં થોડોક સુધારો કરવાની જરૂરિયાત છે. આ એક એક એક વ્યાખ્યા બરાબર છે, મકાન, જમીન, ડોલર, દુકાન, બધું. પણ આ સંપ એ સંપત્તિ છે એ વ્યાખ્યા પણ સમજવાની જરૂરિયાત છે. અત્યારે જુઓ તમે, પહેલાં આપણે પૈસાની શું વ્યાખ્યા હતી, પેલા પૈસા જ આમ કોઈન્સ બધા. પણ હવે વ્યાખ્યા બદલાઈ ને પછી ધીરે ધીરે નોટો આવી, લોકોને કાગળિયા જ લાગે, પણ એ પૈસા છે. પણ એમાંથી પછી ચેક આવ્યા. હવે નોટોમાં તો અમુક સુધી હોય બરાબર છે, કે ભાઈ 100ની નોટ, 500ની નોટ, પછી એમાં બીજું કંઈ વધારે ના થાય. પણ ચેકમાં એક જ સાઇઝનો ચેક હોય, બધું લખેલું એક જ હોય, પણ કેટલા રૂપિયા લખી શકાય, એ તો જેટલો લખનારાની શક્તિ ઉપર લખાય. તો જો આવી ગયું ને ક્રેડિટ કાર્ડ, લ્યો એ તો એમાં કશું દેખાય જ નહીં, શું લખ્યું છે ને શું છે જ ખબર ના પડે, એની અંદર કેટલું બધું હોય છે. તો એ પણ છે ને, એમાં સંપ છે ને, એ પણ એક સંપત્તિ છે. હવે આને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે બે જણ છે, આપણે એક દિલીપભાઈને ચાવડા, બે જણ છે. હવે ધારો કે એ બે જણ સંપ્યા, સંપીને રહે છે. હવે ધારો કે એમને મુંબઈથી અમદાવાદ જવાનું છે, બંને નીકળવાનું છે, તો બંને સંપેલા છે, એટલે બંનેને એકબીજાના આમ સંપર્કમાં રહે છે, એટલે એને ખબર છે કે આ ટ્રેનમાં જવાનું છે. હવે ઘેરથી નીકળ્યા, પણ બંને ગાડીઓ તો છે નહીં, રિક્ષા ભાડે કરવાની છે. હવે જો સંપ ના હોય તો ડૉક્ટર ચાવડા પણ એક રિક્ષા ભાડે કરે, અને દિલીપભાઈ પણ રિક્ષા ભાડે કરે, એટલે બંનેના પૈસા ગયા. તો બે સંપેલા જ એક રિક્ષામાં જાય એક સ્ટેશન. હવે સ્ટેશને પહોંચ્યા, પણ રિઝર્વેશન તો કરાયેલું નથી, એટલે પછી ત્યાં જમ્પિંગ રિઝર્વેશન હોય છે. એ તમારામાંથી જે ત્યાંના રહેલા છે ને ખબર હશે, એટલે જમ્પિંગ રિઝર્વેશન. ટ્રેન અંદર દાખલ થાય ને એટલે જમ્પ કરીને અંદર પહોંચી જવાનું. એટલે પછી બે જણ સંપેલા છે, એટલે એક જણ સામાન સાચવે, અને દિલીપભાઈ છે જમ્પ કરીને અંદર રિઝર્વેશન કરી લે.
અને નહીં તો તમારે કુલીને 25-25 રૂપિયા આપવા પડે. એટલે 25 જાય, પણ બે સંપેલા છે, બે સંપેલાને સામાન સાથે કેમનું કૂદવું? એટલે અંદર થયું બરાબર. પછી આગળ ચાલ્યા, હવે એને પહોંચવાનું છે અમદાવાદ. હવે રાત્રે ટ્રેનમાં તો જોખમ હોય છે, અહીં તમારે જેવું નથી. અહીં અહીંથી ટ્રેનો બધી અમે ફર્યા આ બધા આ બાજુ સ્વિટ્ઝરલેન્ડ ને એ બાજુ, ત્યાં તો બધું સેફ હોય છે. અહીં તો સંપૂર્ણ જોખમ, તમારી પેટી ક્યારે લઈ જાય ખબર ના પડે. હવે બે જણ સંપેલા હોય તો એક જણ સૂઈ જાય ને એક જણ જાગે, પછી પેલો જાગે ને પેલો સૂઈ જાય, એટલે બે સવાર આરામ પણ રાત્રે કરી શકે. એક જો 24 કલાકની મુસાફરી કરવી હોય, 12 કલાકની મુસાફરી કરવી હોય, એમાં સંપ હોય કેટલી સરળતા થાય. પૈસા બચ્યા, પૈસા ચોરાઈ જવાનો ભય ટરી ગયો, આરામ પણ મળ્યો, તો આખી જીવનની મુસાફરી છે. તો એની અંદર સંપ છે ને એ બહુ જ જરૂરી છે. મહેસાણા જિલ્લાની અંદર એક સુખડિયા જ્ઞાતિ છે, એટલે લોકો આ મીઠાઈ બનાવે ને એનો વેપાર કરે. હવે લગભગ 50-60 વર્ષ પહેલાં અથવા એથી થોડા વધારે, એ જ્ઞાતિની અંદર એના કંઈક 4000 ફેમિલી કે એટલું કંઈક છે, એક પણ માણસ

કરવા વાળો નથી. બધાના બધાના સારા વેપાર ચાલે છે. પણ એ સંપમાં એ લોકોએ શું કર્યું, વર્ષે એકવાર ભેગા થાય, એક એક સિદ્ધાંત એવો એ લોકોએ કર્યો કે આખી જ્ઞાતિનું એક જ વખતે લગ્ન કરવાનું, લગ્નનો પ્રોગ્રામ એક જ દિવસ. બધા જ્ઞાતિવાળા સમય બેગ બરાબર છે અને કોઈને માથે ટેન્શન નહીં, વાડી ભાડે રાખવાની નહીં, બેન્ડ બાજા એ લોકો સંસ્થા તરફથી આવે, બધું બધા પછી એકબીજાનો સહકાર આપ્યો. ટેન્શન તમારે છે ને એટલે તમે તમારો વેપાર બરાબર કરી શકો, નહીં તો તમે લગ્નના ટેન્શનમાં તમારો વેપાર શું કરો, બધું ડોરાઈ જાય અને ખોટો ખર્ચો થાય. કોઈ ખર્ચો જ નહીં, જે કંઈક પૈસા બચે એ પાછા જ્ઞાતિમાં જાય, એટલે જ્ઞાતિના ઉત્કર્ષ માટે વાપરે. વ્યવસ્થિત લગ્ન થાય, બધી જ્ઞાતિવાળા ઓટોમેટિક ભેગા પણ થઈ જાય, એટલે એકબીજાને મળે પણ ખરા, એકબીજાના સુખ દુઃખ જાણે, એટલે એની અંદર પણ એને પોષણ મળી જાય. એવા પ્રિન્સિપલ્સ એ લોકોએ રાખેલા કે લગ્ન થાય તો તે વખતે બધાને એક જ જાતનો હાર પહેરવાનો, એ સંસ્થા તરફથી જ મળે જ હાર પહેરવાનો, કે હું પૈસાદાર છું અને 500 રૂપિયાનો હાર પહેરું એવું નહીં, પછી એને મેરમાં રહેવું પડે. પણ બધા કોઓપરેટ થઈ ગયા અને એ રીતે આખું કર્યું. ધીરે ધીરે એ લોકો આગળ વધ્યા. આ તો પૈસાની રીતે આગળ વધ્યા છે બધા, પણ એ લોકોના સમાજની અંદર એક પણ માણસને મોટું વ્યસન નથી. એક પણ માણસ તમને એવો ન મળે જે દારૂ પીતો હોય, એક પણ માણસ એવો ન મળે કે ડ્રગ લેતો. એ લોકોને ખબર છે કે થોડાક યુવાનો જે અત્યારે થોડી યુવાનીની બધી હવા આવી છે એને લીધે, તો એની અંદર કેટલાકને કદાચ આ બીડી છે કે આ ગુટકા બહુ પ્રસાર પામે છે, એ થોડું થોડું એવું છે, પણ તોય એ લોકોનું આખું વાતાવરણ એવું જમાયું છે કે કોઈ વડીલ હોય ને એની હાજરીમાં કોઈ બીડીને આપવી, એને સામો બેઠો હોય ને તો બીડીને આપવી, એને દેખતા કોઈ ગુટકો ચાવે નહીં હોય ને તો મળમ દબાઈ રાખે, એને ખૂણામાં જઈને ખાય તો સૂકી આવે. અને એ લોકો એ પણ એનો વિચાર કરે છે કે અમારે એવી રીતે પ્રેમથી બધાની સાથે કામ કરવું કે એ પણ નીકળી જાય. આખો એક નિર્વ્યસની સમાજ ઊભો થયો. તો જો પૈસા બચ્યા, એક તો ખોટા ખર્ચા જાય છે એટલે પૈસા બચ્યા, એક બધા વ્યસન આવે તો એમાંથી બધા ડૉક્ટરો પૈસા લઈ જાય એટલે એ જાય. રાજકોટની અંદર એક 11 વર્ષનો બાળક, એને જીભનો કેન્સર થયો અને જીભ કાઢી નાખવી પડી, એનું કારણ ગુટકા. પણ જો ના પેઠા હોય, પણ એ ના કેમ પેસે, કંઈ શું કરીએ, તો કે સંપમાં હોય તો ના પેસે, કોક એને પ્રેમથી કહે, બધા એ વાતાવરણમાં રહેતા હોય તો બીજા વિચાર પણ ઓછા આવે, જો આ પૈસા બચ્યા તો સંપત્તિ થઈ કે ના થઈ. તો આવું કેટલું બધું છે, આ બધું આપણે જોઈએ છીએ. એટલે ફેમિલી યુનિટી જે કરવાની છે, તો પહેલાં બધા આવ્યા છે તો આપણે કમાવું છે ને, અને આપણે ત્યાં છે. તમે જુઓ આજે મેં જે થોડું ઘણું અહીંયા હું 74થી આવું છું અને આ 2001ની સાલ છે ત્યાં સુધીમાં જોઉં છું, તમારા બધાના ઘણાની વાત સાંભળીએ છીએ, ઘણા બધા સામાન્ય હતા, આજે બધા આપણે આગળ છીએ. ઇંગ્લેન્ડમાં આપણે આગળ છીએ, આપણા ભાઈઓ અહીં આગળ પણ આપણે આગળ છીએ બીજા કરતાં. ધીરે ધીરે કેટલી બધી મુશ્કેલીમાં બધા આવેલા હતા અને એમાં તમારા કરતાં ઇંગ્લેન્ડમાં તો વધારે મુશ્કેલીમાં આવેલા, પણ બધા જ આગળ નીકળી ગયા છે. એનું એક કારણ આપણી ફેમિલી છે કે આપણે બધા ભેગા રહેવા ટેવાયેલા છીએ, પણ એમાં હજુ આપણે આગળ વધવાનું છે. જેટલા એમાં આગળ વધીશું તો આપણા ઘણા બધા પ્રશ્નો, પહેલાં તો આર્થિક પ્રશ્નો છે ઓછા થઈ જશે, અને પછી આગળની વાત કે સમ ત્યાં શું છે, તો એક બીજી વાત કરી છે, સમ ત્યાં જમ્પ. આ પેલો આ ઊભો થયો ને એને ઊભો કરો, આ સાંભળ્યું ભાઈ તું ઊભો થા, સમ હું બોલું એમ બોલો, સમ ત્યાં જમ્પ. જમ્પ એટલે શું, શું કહ્યું, હું તમને પૂછું છું, જમ્પ એટલે શું, જમ્પ શબ્દ સાંભળ્યો છે, જમ્પ જમ્પ બસ હા બસ. એટલે અમારે એવું થયું હતું, અમે કઈ કઈ આ ઓર્લેન્ડો કે ત્યાં વાત કરતા હતા ને, પછી એટલાન્ટામાં ત્યાં આગળ એટલાન્ટામાં પછી કંઈક જમ્પ એટલે શું, એટલે બધા બાલ મંડળ બેઠું એટલે બધા કૂદ્યા. તો એ કૂદવાનું નથી, કૂદવાનું ઓછું થઈ જાય એ જમ્પ. મન કૂદાકૂદ કરે છે ને એ શાંત થઈ જાય, આ મોટી વસ્તુ છે. સંપ હશે ને તો શાંતિ આવશે, એટલે અને એ તો બહુ મોટી વસ્તુ છે. તમે મલ્ટી બિલિયનર નહીં, મલ્ટી ટ્રિલિયનર થશો ને તો એ જમ્પ નહીં આવે. આ લખી

રાખજો. પૈસાથી શાંતિ આવતી નથી, એનું એક સાધન જુદું જ છે કંઈ. એટલે બરાબર આનો ખ્યાલ રાખવાનો છે કે સંપીને રહેશો ને તો શાંતિ આવશે, નહીં તો પૈસા આવશે. પૈસા ઘણી રીતે આવે છે, નથી આવતું એવું નહીં, પણ શાંતિ નહીં આવે. એટલે તો બહુ જ જરૂર, ઓછા પૈસા હશે તમારી પાસે કદાચ, પણ જો સંપ હશે તો તમે વધારે સારી રીતે રહી શકશો. જીવનના બધા પ્રશ્નો, શારીરિક પ્રશ્નો, આર્થિક પ્રશ્નો, સામાજિક પ્રશ્નો, માનસિક પ્રશ્નો અને અંદરના બધા આધ્યાત્મિક પ્રશ્નો, બધા પ્રશ્નોનું નિરાકરણ સંપની અંદર રહેલું છે. તમે જુઓ જાપાન દેશ, ખબર છે બધાને, સેકન્ડ વર્લ્ડ વોરમાં જાપાનની શું પરિસ્થિતિ હતી. જાપાનનો ભૂક્કો બોલી ગયો હતો. હિરોશિમા અને નાગાસાકી ઉપર બોમ્બ પડ્યો અને તે વખતે જે બધા માણસો એ દેશની પરિસ્થિતિ જોતા એ એવું કહેતા કે જાપાન 100 વર્ષે બેઠું નહીં થાય, 100 વર્ષ સુધી બેઠું નહીં થાય એવું ધારતા હતા. પણ બહુ જ થોડા વર્ષોમાં જાપાન બેઠું થયું નહીં, ઊભું થઈ ગયું. ઊભું થયું નહીં, દોડવા લાગ્યું. દોડવા લાગ્યું નહીં આમ મોટરની સ્પીડે દોડવા લાગ્યું. વચમાં મેં સાંભળ્યું હતું કે અમેરિકન હંફાવે. તમારો આટલો મોટો અમેરિકા દેશ છે અને ઘણી રીતે સમૃદ્ધ છે, પણ ઇકોનોમીની અંદર એ અમેરિકાને હંફાવતું આવું થઈ ગયું. એનો લોકોએ સ્ટડી કર્યો છે કે એનું કારણ શું કે આખું અમેરિકા સંપ્યું. એ લોકોની આખી સિસ્ટમ કેવી કરી છે ખબર છે. ધારો કે એક ટેપ રેકોર્ડિંગ બનાવવાનું હોય તો ટેપ રેકોર્ડિંગ આખું એક ફેક્ટરીમાં ના બને, એના બધા સ્પેરપાર્ટને ડિવાઈડ કરી નાખ્યા. એક સ્પેરપાર્ટ આ બનાવે, એક સ્પેરપાર્ટ આ બનાવે, એક સ્પેરપાર્ટ આ બનાવે. એ કંપનીવાળો હોય એ બધું કલેક્શન કરે, તે એસેમ્બલ કરે. હવે તમારો સ્પેરપાર્ટ તમારે બનાવવાનો હોય તો તમે ઘરમાં જ બનાવો, ઘર એ જ ફેક્ટરી થઈ ગઈ. 80-80 વર્ષના માણસો પણ કામ કરી શકે, નહીં તો કામ કરવું હોય અને વડીલો હોય ક્યાં કામ કરવા જાય, ટ્રાવેલિંગ કેમનું કરવું, શરીર કેમ, ઘેર બેઠા બેઠા બનાવે ને. પણ એ સંપની ભાવનાથી કર્યું, આખો દેશ સંપ્યો તો એ આગળ આવી ગયા. અને તમે જુઓ આ ઇઝરાયલ, ઇઝરાયલ કેવડું છે, 50 લાખની વસ્તી છે અને કેટલા પ્રોબ્લેમ હતા એને, 5 ઇંચ વરસાદ પડે એક તો એ પ્રોબ્લેમ, ચારે બાજુના દેશો બધા દુશ્મન, એની વચ્ચે એને રહેવાનું. પણ એ લોકો માથું ઊંચકીને રહે છે અને કેટલા આગળ વધ્યા છે. આખી ડ્રીપ સિસ્ટમ ઇઝરાયલે આપી દુનિયાને, ઓછામાં ઓછા વરસાદમાં સારામાં સારું પકવે છે, એક્સપોર્ટ કરે છે, આશ્ચર્ય થાય. પણ એ સંપ તો ગમે તે રીતે આગળ વધવા માટે સંપ એ બહુ અગત્યની વસ્તુ છે. હવે જ્યાં સંપ ના હોય ત્યાં શું થાય એની વાત કરું. એક સેન્ટરની અંદર બે ભાઈઓ, બે સત્સંગી હા અને બે અક્ષય પુરુષોત્તમના અને બે પ્રમુખ સ્વામીના, વ્યવસ્થિત સંપીને રહેતા અને બે પુશિંગ નેચરવાળા. પણ એક ભાઈ પરણ્યા, એક તો પરણેલા હતા ને બીજા પરણ્યા, એટલે થોડા પ્રોબ્લેમ શરૂ થયા. આ પાછા એ છે ભેગા રહેતા હતા એ, જ્યારે કામ પહેલાં શરૂઆતમાં કામ કરતા, ગામના સારા માણસો, બુદ્ધિશાળી માણસો, એમણે કહેલું કે બે ભાઈઓ જે રીતે અત્યારે રહે છે અને જે રીતે કામ કરે છે એવું જો 5 વર્ષ સુધી કરશે આ ગામની, આ શહેરની પહેલા નંબરની પાર્ટી હશે. હા, કે કોઈ વ્યસન નહીં, કોઈ કુટેવ નહીં, કશું જ નહીં, અને હાર્ડવર્કિંગ, ભગવાનને આગળ રાખવાના. પણ પેલા બીજા કંઈક પત્ની આવ્યા, એને થોડો ઓછો સત્સંગ હશે અને એમાં થોડી ડખર ડખર ચાલે, એટલે જરા થોડું છૂટું પડ્યું. છૂટું પડ્યું એટલે લોકો કોર્ટે નથી ગયા, જે બહાર ઝઘડા હોય છે એવા નથી. અત્યારે બી એ રીતે મળે છે, પણ વેપારમાં છૂટા થઈ ગયા, બંનેના વેપાર જુદા થઈ ગયા. એટલે બંને ટેન્શનમાં રહે, બરાબર કામ ના કરી શકે. બંગલા છે, મોટર છે, બેંક બેલેન્સ છે, પણ જે સંપ પહેલાં હતો ને એમાં થોડોક ફેર થઈ ગયો તો પ્રગતિ અટકી ગઈ. કંઈ આમ બગડી ગયા છે એવું નથી, છે લોકોને ખબર ય ના પડે કે એમાં કયું છે, બધું છે પણ છૂટા થઈ ગયા, તો જો પ્રગતિ અટકી ગઈ. એટલે આ સમ છે ને એક બહુ જ અગત્યની વસ્તુ છે. જેમ તમે કોઈ મિલકત ભેગી કરો, રકમ, મોટર કે આ બધું, તો એને સાચવવાનો વિચાર નથી કરતા. તમારા ડોલરની નોટો હોય ટેબલ ઉપર છાપા પડી રહે છે, મૂકો છો,
તો એને વિચારવું જોઈએ ને. તો આપણામાં જે સંપ છે, તમે તમારામાં સંપ નથી એવું નહીં, અહીંની આપણા જે બધા ભારતીયો છે બધા, તો એની અંદર ઘણો બધો સમ છે ફેમિલીની અંદર, પણ એની અંદર આગળ જવાનું છે, એની અંદર આપણે આગળ વધી શકીએ છીએ. અમે એટલાન્ટામાં એક ફેમિલી જોયું, આપણે આ મંદિર દેખાય છે ને, પણ એ ફેમિલી જોવા જેવું છે. એ વાસણાના છે, પેલા અંબાલાલભાઈ આ સંતો એને ઘેર જીયા, અને આ વાસણા એટલે આપણે માતર વાસણાના છે લોકો. 11 કે 12 14 જણનું કુટુંબ છે, કેટલું છે 14 જણનું કુટુંબ, એક રસોડે જમે છે, એક જ ઘરની અંદર બધા રહે છે, બધા ઘર સફા કરે છે રેગ્યુલરલી. અને એના છોકરાઓ નાના નાના છે, આ સંતો ત્યાં આગળ ગયા હતા, તે પ્રસાદ આપ્યો સીધો મોઢામાં ના મૂક્યો, આંખ મીચીને સ્મરણ કરવા લાગ્યા. કેમ કે અમારો નિયમ જ છે કે કંઈ પણ ખાતા પહેલાં સ્મરણ કરવાનું, કે અમે સંતો નથી કરતા, અમે સંતોએ જમતા પહેલાં શ્લોક બોલીએ છીએ, પણ આ તો પ્રસાદ લે એમાં શ્લોક બોલે. આ થઈ ગયું, જોઈ લો આ સંપ. 14 જણા સાથે રહે, કેટલા પૈસા બચી ગયા, નહીં તો 14ના 4 મળે કે 4 ભાઈ છે ને લોકો, 3 ભાઈ છે, હે 3 ભાઈ છે, 3 જુદા ઘર લેવા પડે, શું જરૂર છે, કંઈ જરૂર નથી, પણ 3ના જુદા ઘર લે તો પરા થાય હોવાનું છે, 3 બધા કેટલા ખાર રૂમો પડ્યા રહે, પણ 3 જુદા લેવા પડે. કોકને જરૂર હોય તો જુદી બાબત છે, લેવાય પડે, પણ એવું જરૂર નથી, ત્યાં બધા ત્યાં જ રહે છે, તો બધા 3 જુદા લેવા પડે. હવે ધારો એકના ઘરમાં પ્રોબ્લેમ આવ્યો, તો ભલે બીજો કંઈ ઝઘડો ના હોય, પણ પેલાને ધારો કે એને માદા અહીં જોવા જવું હોય, તે ગાડી દોડાડવાની, એટલે ટેન્શન, પેટ્રોલ વાપરવાનું, એક્સિડન્ટનો ભય, આ બધી માથાકું, ટાઈમ જ નહીં, ઘરમાં ઘરમાં જોઈ લેવાનું. એક જણ માદા હોય, બીજા હોય, બધાને સેવા કરી લે, કેટલા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. 11 જણા રહે છે. પણ ઇંગ્લેન્ડમાં લેસ્ટરમાં સંજયાનું એક ફેમિલી છે, અને સત્સંગી નથી, આ લોકો તો સત્સંગી છે, અંબાલાલભાઈ ને એ બધા તો અક્ષય પુરુષોત્તમના છે, ચુસ્ત. એમાં એક તો ડૉક્ટર છે હર્ષદભાઈ, તમે ઓળખતા છો, તિલક ચાલો કરીને જાય છે, એ છે, બધો એક એન્જિનિયર છે એ બધા. પણ પેલું ફેમિલી છે ને સંજયાનું, લેસ્ટરમાં રહે છે ઇંગ્લેન્ડમાં, એમાં તો 32 જણા છે કે 35 છે, અને એક જ રસોડે જમે છે. હજુ મારે એને ઘેર જવાનું છે, એને હું મળ્યો છું, સંજય એનું ઘર છે, ત્યાં હું જીયા છું. આખી સિસ્ટમ એ લોકોએ ડેવલપ કરી, સંજયમાં બંગલો બાંધ્યો છે, તો બધાનો કોમન અહીંયા આગળ રહે છે, એક રસોડે જમવાનું આખું બધું ડિવિઝન ઓફ વર્ક કર્યું છે. અને એના કંઈક માતુશ્રી જીવે છે અત્યારે, બધા એને રોજ પગે લાગવાનું, અને બધા કંઈ નિર્ણય કરે તો પછી નિર્ણય માતુશ્રી આગળ જઈને કહેવાનું, અને એક કામ કરો તો કરવાનું, નહીં તો મૂકી દેવાનું. આ બધું ડેવલપ કર્યું છે, જો આ બધું થઈ શકે છે. મેં એક લેખ વાંચ્યો હતો ઘણા વર્ષો પહેલાં, એની ડિટેલ્સ હું ભૂલી ગયો છું અત્યારે, પણ જાપાનમાં એક ફેમિલી 100 જણનું કુટુંબ એક રસોડે જમે. આ બધું કરે છે લોકો, નથી કરતા એવું નહીં. જામનગરની અંદર હરજીવન દાસ બારદાનવાલા, તમારામાંથી કેટલાક ઓળખતા હશે, એ તો ધામમાં ગયા, એના છોકરાઓ છે, મલ્ટી મિલિયનર. જામનગરની અંદર હરજીવન દાસ બારદાને કોઈ ન ઓળખતું હોય એવું બને જ નહીં, એટલા બધા બિઝનેસમાં આગળ. ફેમિલી લગભગ 25 જણનું, એક જણને એક વ્યસન નહીં, બધા છોકરાઓ બાલમંડળથી માંડીને બધા જ માતા પિતાનો અને હરજીવનદાસભીનો સંપૂર્ણ આદર કરે, ઘરથી બહાર નીકળે પગે લાગીને જાય, આ બધું જ યુનિટી સ્થાપેલી. તો યુનિટી અગત્યની છે, પૈસા ટકી રહે છે. અત્યારે એના છોકરાઓ હરજીવનદાસભી નથી, પણ બધા વ્યવસ્થિત છે. આખું એવું કર્યું છે, ધારો કે રહે છે જુદા, એક અહીં રહે છે, પછીમાં રોડ છે, સામે રીતે રહે છે, પણ છતાં બધા રોજ ભેગા થાય, લગભગ રોજ ભેગા થઈ જાય. અત્યારે ભેગા જમી શકતા નથી, પણ છતાં જે જુદા જુદા ફેમિલી છે એમાં ભેગા તો જમે જ છે પાછા, પણ પહેલાં તો બધા જમતા. એના ઘરમાં 20 જણ સાથે જમી શકે એવું મોટું ટેબલ છે. અને હરજીવનદાસભીને નિયમ બધાને કહી રાખેલું કે જો આપણો બપોરનો જમવાનો ટાઈમ આ, પછી 5-10 મિનિટ મોડું વહેલું થાય, પણ બધા આવે ને ત્યાં સુધી એ જમે જ નહીં, બધા હાથે બેસીને જ જમવાનું. એક નિયમ રાખ્યો, અને સંતોના સમાગમમાં લાવે, પણ એમાં આખી યુનિટી સ્થપાઈ ગઈ. આજે એ છોકરાઓ બધા આગળ છે. એટલે કહેવાની વાત શું છે કે આ યુનિટી હોય તો આ બધી રીતનો આ બધી આપણી પ્રગતિ થાય છે. એટલે આ સમજવાની જરૂરિયાત છે. હવે આ યુનિટી પહેલી આપણે આપણી ફેમિલીમાં લાવવાની છે. એટલે આ શિબિરમાં આવ્યા છો, આજે આ સભામાં આવ્યા છો, અહીંથી પ્રતિજ્ઞા કરીને ઊભા થજો. આમાં સાંભળશો તો કામ નહીં થાય. હવે વી હેવ ટુ સ્ટાર્ટ,
અને આની શરૂઆત કરવાની છે, જેમાં મંદિરનો પ્રોજેક્ટ યોગીજી મહારાજે સંકલ્પ કર્યો હતો અને શરૂ કર્યો હતો, ધીરે ધીરે આટલું વધ્યું, એમાં હવે આ પણ કરવાનું છે. કારણ કે આ એક અગત્યનો ભાગ છે. તમારું ફેમિલી યુનાઇટેડ હોય તો, હું તો વારંવાર કહું છું કે અંબાલાલભાઈનું ઘર એટલાન્ટામાં છે ને, મંદિર કહેવાય, હમણાં વ્યાખ્યા કરી ને કે મંદિર ઈંટોથી નથી બનતું, અરે ઘર ઈંટોથી નથી બનતું. તે રીતે આવું જો ઘર હોય તો ભલે ઘર કહેવાતું હોય શબ્દમાં, અને એમાં તો ઘર કહેવાય આપણે બોલીએ એમાં કે હાઉસ નંબર ફલાણા, પણ ભગવાનની દ્રષ્ટિએ મંદિર છે. એટલે આપણે એક મંદિર ઊભું કરવાનું નથી, આ મંદિરની સાથે, આ મંદિરની સાથે જેટલા જોડાયેલા હરિભક્તો છે ને, એ બધાના ઘર મંદિર બનવા જોઈએ. અને એ મંદિર બનવા માટે જેમ આનો વિચાર કરીએ છીએ, એનો કરવાનો જ છે, બધાએ કરવાનો છે, પણ એની સાથે અહીં જેટલા બેઠા છે બધા વિચાર કરે કે મારે મારા ઘરની અંદર યુનિટી સ્થાપવી છે, આ એક પ્રોજેક્ટ, આ ખાતમુહૂર્ત કરો, ફેમિલી યુનિટીનું ખાતમુહૂર્ત, એની શરૂઆત કરો, પછી એના વિચારો જુદા જુદા લો. એને કરવું, એમાં શું કરવું હવે, તો એના કેટલાક કોમન પ્રિન્સિપલ્સ છે જે ગમે ત્યાં લાગશે. અને એ મંડળમાં, અરે મંદિરમાં એકલા, અરે ઘરમાં એકલામાં નહીં, મંડળમાં પણ કરવાનું છે, એ બધા એમાં ધીરે ધીરે, પણ આપણે શરૂઆત ત્યાંથી કરીએ છીએ, ફેમિલીથી. એ કરશો ને તો આ મંદિર બી ઝડપથી થશે, કારણ કે લોકોને છાપ ઊભી થશે કે આ મંદિર કરે છે તે ખાલી પથરા નથી ખડકતા, આ પથરા ખડકી અને આ બધા મંદિરો ઊભા કરે છે, આ બધા આવા સારા નાગરિકો તૈયાર કરે છે. કારણ કે આમાં થવાનું જ છે, આ બધું આમાંથી બધી વસ્તુ આવવાની, તો લોકોને પ્રેરણા થશે દાન આપવાની, એટલે એમને એમ લોકો આપશે કે ના આ સારું કાર્ય કરે છે, આની અંદર આપણે ભરવું જોઈએ. એટલે એમાં પણ તમને સહકાર મળવાનો જ. તમે કંઈક ફંડ લોકો ભાઈ તમે તો આપ્યું જ છે, પણ તમારું ઘર કોઈક જુએ એટલે લાગે કે ના ઘર બરાબર છે, ઘરની અંદર જાય આમ વાતાવરણ જુએ બધું વ્યવસ્થિત હોય તો એની છાપ પડે કે નહીં, તો કે એની અંદર તમારે શું કરવાનું છે, તો એના કેટલાક કોમન પ્રિન્સિપલ છે. એનો પહેલો પ્રિન્સિપલ છે મિલન. પાંચ મ આવશે, એમાં પહેલો પ્રિન્સિપલ છે મિલન, એટલે કે મળતા રહો, બસ જેટલું વધારે મળાય એ મળવાનું રાખો. હવે ઘરની અંદર મળવા માટે કયા કયા પ્રસંગો છે, તો આપણી હિન્દુ પ્રણાલી પ્રમાણેનો એક પ્રસંગ છે કે ઘરની અંદર આરતી, તો આરતીમાં મળો, આ મળી શકાય એવું છે. હવે તમારે જરા ટાઈમ ટેબલ ગોઠવવું પડે, પછી દરેકે બને ત્યાં સુધી બધાને અનુકૂળ આવે એવો સમય ગોઠવો, પણ આરતીમાં બધા હાજર થઈએ. આજે કોઈ બાળકનો જન્મ થયો હોય તો એને આરતીમાં હાજર રાખવાનો, કે એને કેમ ન રાખવો, કે એનું ઘોડિયું લાવવું ત્યાં, એનું ઘોડિયું ત્યાં રાખવું, ત્યાં મૂકવું, એને એને રાખવાનો, એને ઊભો રાખવાનો ત્યાં આગળ. સાવ નાના છોકરા હોય તોય એ ધીરે ધીરે સમજશે, એને ભેગા કરો ત્યાં આગળ. એટલે એક આરતીની અંદર તમે મળો, એક એક એક આરતી રાખો, પણ બે ના થાય કારણ કે તમારો બધો પ્રોજેક્ટ સાંજે પછી અનુકૂળ ના આવે, પણ સવારે રાખો, પણ બધા આરતીમાં આવી જવું. આની અંદર આવું ઘણાએ કર્યું છે. રાંચી બિહારમાં એક સેન્ટર છે, ત્યાં એક કામલિયા ફેમિલી છે, એમણે એમના ઘરની અંદર નિયમ કર્યો છે કે જ્યારે ઘરમાં આરતી થાય, એક રૂમ મંદિર માટે ફાળવેલું છે, ઇટ ઇઝ એન્ટાયરલી ટેમ્પલ, એની અંદર તમને છાપું જોવાનું ના મળે, એની અંદર તમને નવલકથા જોવાની ના મળે, એની અંદર બેસીને કોઈ વ્યવહારની કે વેપારની વાત નહીં કરવાની, એની અંદર પૂજા કરવાની, એની અંદર આરતી કરવાની, એમાં ધ્યાન કરવાનું, ભગવાનની વાત કરવાની, બીજું નહીં કરવાનું. આ પાછો નિયમ રાખ્યો છે. અને આરતી થાય ત્યારે જેમ મંદિરમાં આરતી પહેલાં બેલ વાગે છે, અહીં નથી વાગતો, પણ આપણે દેશની અંદર મંદિરોમાં વાગે છે, બધાને ખબર પડે અહીંયા શરૂ કરવું જોઈએ, કારણ કે બધા ઘડિયાળ જુદા હોય છે, એટલે કેમનું કરવું, એટલે પછી ખબર પડે કે ભાઈ આ આરતીનો બેલ વાગે, તો એના ઘરમાં બેલ વાગે, તો ઘરમાં બધાએ આવી જવાનું, નોકરને પણ આરતીમાં આવી જવાનું. પાંચ જ મિનિટ આરતી થાય, અહીંયા આરતી લાંબી થાય છે, આપણે એ હમણાં ના કરવી બહુ લાંબી, તમારે અનંત કોટીની હમણાં જરૂર નથી, ખાલી આરતી એટલી રાખો, પણ પાંચ મિનિટની આરતીમાં બધા ભેગા થઈ જવું, આ એક નક્કી કરીને. ઘણા કરતા હશે, પણ ઘણા કરતા હોય પણ જરા ઊંડા નથી ઉતરતા કે ભાઈ તમારો યોગી છે કે હર્ષદ બીજો આરતી કરે, પણ કે યોગી આવ્યો છે કે નહીં, આવ્યો છે, હું તો હશે, હું તો છે એમ નહીં, એને બોલાવવાનો, કારણ તો જ એ વ્યવસ્થિત થશે. એટલે બધાને ભેગા કરવાના ધીરે ધીરે, હેતથી પ્રેમથી બોલાવીને પણ એને ભેગા કરવાના, એટલે આરતીમાં મળતા રહો, બીજું કાંઈ કરવાનું નથી, આ બધા પ્રશ્નો ઉકલી જશે. આ બધા પ્રશ્નો છે ને એ રેપોર્ટ બંધાય છે, થોડીક આપણે આ શરૂઆત કરીએ છીએ. એટલે પહેલાં ભેગા થવાનું રાખજો, એમાં આરતી. બીજું, સાથે મળીને જમવાનું રાખો, એક ટાઈમ તો રાખો જ,
અને કદાચ એ પણ અઘરું લાગે તો વનસિંહને વિકતો રાખો રાખો રાખો ને રાખો જ, સાથે બેસીને જ જમવાનું. કેટલાય ફેમિલીમાં જો છે બબ્બે વાર સાથે જમે જ, આપણે કહેવું જ પડતું નથી. એટલે આ એક સાથે જમવા રાખવાનું, અને પછી થોડું થોડું અનુકૂળતા વધારે હોય તો સાથે રમો, બાળકો સાથે રમો, થોડોક ટાઈમ કાઢો, જેવી અનુકૂળતા ઘરની હોય, સગવડ હોય એ રીતે. અને પછી જો અનુકૂળતા હોય તો સાથે જરા ઘરના કામ કરો. ઘણા કરે છે, અમે જોયું છે. મુંબઈમાં એક હિંગુ ફેમિલી છે, તમે આજે ફેમિલીને જુઓ ને, બધા જ હાઈલી એજ્યુકેટેડ. એક પેલો આયુર્વેદનો ડૉક્ટર છે, ગોલ્ડ મેડલિસ્ટ. બીજો ભૈયા છે આઈઆઈટીનો એન્જિનિયર, અને હમણાં કંઈક MBA ને એ બધું કંઈક હાયર સ્ટડી કરે છે. ત્રીજો ભાઈ છે દરજી કામ કરે છે, પણ દરજી કામમાં પણ એનું નામ બોલાય એવું એનું દરજી કામ. આમ ભલે ટેલર કહેવાય, એ લોકો ટેલર જ્ઞાતિના છે, પણ એનું દરજી કામ પણ અપ ટુ ડેટ કામ. અને બધા ભાઈઓનો સંપ, પણ એ બધા સત્સંગમાં તો આવ્યા જ છે, પણ સત્સંગમાં ઓછા હતા ને ત્યારે પણ એનો પ્રિન્સિપલ રોજ ભેગા થવાનું, રોજ ભેગા જમવાનું, ઘરના કામ સાથે મળીને જ કરવાના, બધાને ડિવિઝન ઓફ વર્ક આપી દીધેલું કે તમારે 15 દિવસ જાજરું સાફ કરવાનું, તમારે 15 દિવસ બીજું કામ કરવાનું, પછી રોટેશનમાં આવે, રાત્રે બધાને મળવાનું, બધા બેસે, અને એનો પ્રોગ્રામ આખો હોય, પાછો બધો એ ઘડતા જાય પ્રોગ્રામ. તો દરેકને કહી રાખેલું કે અઠવાડિયા દરમિયાન જે કંઈ તમે સારું જુઓ, સારું સાંભળો, સારું વાંચો, જે કંઈ હોય એ નોટ કરી અને તમારે રજૂ કરવાનું. તમને કોઈ સ્વતંત્રપણે કંઈક નવા વિચારો આવ્યા હોય જે જોયું હોય એને આધારે, તો એ પણ તમે રજૂઆત કરી શકો. એવો વારા હોય દરેક, આજે એમનો વારો, આજે એમનો વારો, બધા જ, એટલે બધા જ જોડેલા રહે. પછી ઘરમાં કોઈ મોટો પ્રસંગ આવ્યો, ધારો કે કંઈક કોઈક મહેમાનો આવવાના છે, કંઈક 5-50 માણસ જમાડવાના, તો ભેગા બેસી નિર્ણય કરે. આવું બધું કરવા માંડ્યું. આજે એક પણ વ્યક્તિને એક પણ વ્યસન નથી, બધા રેગ્યુલરલી મંદિર સાથે સંપૂર્ણપણે જોડાયેલા છે, બધું આગળ વધ્યું. તો આ બધું થઈ શકે છે. આપણે જોઈએ જ છીએ કે આજે માણસ ચંદ્રલોકમાં જઈ શકે છે. તમે 100 વર્ષ પહેલાં કોઈને વાત કરો ચંદ્રલોકમાં જવાય, શું વાત કરો. આ પેલા રાઈટ બ્રધર્સ છે, એરોપ્લેન ઉડે, લોકો ગાડા ગણતા હતા, દે આર મેડ કેપ્સ. ઉકાશમાં ઉડાતું છે, પણ ઉડ્યા કે ના ઉડ્યા? જુઓ તમે દુનિયાની અંદર કેટલા કામ થાય છે. આપણે નજરે જોઈએ છીએ કે કોણે કર્યા. દિનેશભાઈ, ચંદ્રલોકમાં કોણ ગયા? માણસ ક્યાં હતા? દેવતા લોકો હતા બધા, અક્ષરધામમાંથી ઉતરી આવેલા મુક્તો હતા. તમારા ને તમારા જેવા હતા બધા, પણ ગયા કે નહીં? તમે જુનો દુનિયાની અંદર કેટલા બધા કામ કર્યા છે. તો આપણે ચંદ્રલોકમાં જવાનું નથી. આપણે પેલી આ લોકોએ ફ્રાન્સ અને ઇંગ્લેન્ડની વચ્ચે આખી દરિયાની ખાડી હતી, એમાં નીચે ટનલ નાખી દીધી, 3 ટનલો, 38 કિલોમીટર. દુનિયાની લોંગેસ્ટ ટનલ અંડરગ્રાઉન્ડ એ છે, દરિયાની નીચે 38 કિલોમીટર, અને 3 ટનલો. એક ટ્રેન જાય, એક ટ્રેન આવે, અને વચ્ચે સર્વિસ ટનલ. પણ એ તમે જાણો છો એ પ્રોજેક્ટ કેટલા વર્ષ પહેલાં વિચાર કરેલો? નેપોલિયન, કે નેપોલિયનનો એક કોઈ કમાન્ડર, બેમાંથી કોનો મને એક્ઝેક્ટ ખબર નથી, પણ બેમાંથી એકનો વિચાર હતો. એણે તે વખતે આ વાત મૂકેલી કે આની નીચે ટનલ નાખો. એ વિચાર નાખ્યો ને, એ ઉગ્યો હશે, પાછો પડી ગયો હશે, પણ એમ કરતાં કરતાં આજે થયું. એમ આજે આપણે શિબિરમાં ભેગા થયા છીએ તો ખાલી એ ફરવા નથી આવ્યા. આ પ્રોજેક્ટ લઈને જવાનું છે આપણે. એક તો આ પ્રોજેક્ટ છે, બધા અંદર જ નાખવાનો છે કે આ પ્રોજેક્ટ મારો છે. પણ એ પ્રોજેક્ટના ભાગરૂપે આ બીજો પ્રોજેક્ટ છે, એની છાપ ઊભી થવાની છે. એ દેખાય નહીં, બધું દેખાય નહીં, પણ એની છાપ ઊભી, તમારો પાવર જનરેટ થશે અંદરથી. એટલે આ કરવાનું છે. એટલે જેમ એ લોકોએ પ્રોજેક્ટ નાખ્યો અને પછી ટનલ, 200 વર્ષ પહેલાં વિચાર કર્યો હતો પણ ટનલ નંખાઈ ગયા છે, તો આજે વિચાર નાખ્યો, એટલે બધા અહીંથી વિચાર લઈને જવાનું. તો એની અંદર બીજી વાત આ કે આ મળતા રહેવાનું, તો સાથે આરતી કરો. હવે કરતા હશે કેટલાક, તો એમાં સુધારો કરો, એમાં ઘણું બધું થશે. એ પછી તમે સંતોન મળશો ને, એટલે એમાં સાથે જમો, અને જમવાની જરા સિસ્ટમ ડેવલપ કરો. ઘણા જમે સાથે, પણ આમ આવીને તો ખાવા માંડે, એવું ના ચાલે. એવું ના ચાલે પછી સાથે બધા પીરસાઈ જાય, એક જણ પીરસે અથવા તો પેલું ટેબલ ફરે પીરસાઈ જાય, પછી બેસવાનું, તે વખતે જરા ધૂન બોલો, પછી બધું પીરસાઈ જાય, પછી આમ આંખ બંધ કરીને શ્લોક બોલો. લે શું એમાં નવું કર્યું? ક્યાં ટાઈમ બગડ્યો છે? કશું ટાઈમ બગડતો નથી. હવે 2 મિનિટ કદાચ વધારે થાય, એમાં કંઈ ફેર પડતો નથી, પણ આટલું કરો, એમાં ખર્ચો છે, પણ ખર્ચો નથી પણ કામ મોટું થાય છે. એટલે સાથે આ રીતે જમવાનું રાખજો, સાથે રમવાનું રાખો.
અને અનુકૂળ હોય તો સાથે આવા બધા કામ કરો, એ ધીરે ધીરે આગળ વધો, પણ બે વસ્તુ તો કરો જ. એટલે એક સૂત્ર રાખો યાદ, ધ ફેમિલી ધેટ પ્રેઝ ઇટ્સ પ્લેસ એન્ડ વર્ક્સ ટુગેધર સ્ટેઝ ટુગેધર. એક વાક્ય તો તમે અવારનવાર વાંચ્યું જ હશે અમેરિકામાં ઘણાના ઘરમાં, એક પેલી કોપર પ્લેટ હોય છે અને એમાં બે હાથ જોડેલા હોય છે અને નીચે એક વાક્ય લખેલું હોય છે, ધ ફેમિલી ધેટ પ્રેસ ટુગેધર સ્ટેઝ ટુગેધર. પણ પછી અમે થોડું જોયું ને એટલે અંદર ઉમેર્યું કે એને પ્લે અરે પ્રેસ ટુગેધર એની સાથે ઇટ્સ ટુગેધર લખો, કારણ કે એ જોયું. પછી અમે પોર્ટુગલ ગયા હતા તો ત્યાં એક ફેમિલીમાં બધાને સાથે રમતા જોયા. એક ફેમિલી એવું અમદાવાદમાં છે, એમાં એક કલેક્ટર છે, એક પેલા બધા હાયર પોસ્ટવાળા છે. તો બધાને મેં આ વાત કરી, મેં કહું તમારી કુટુંબમાં સમ બહુ સારો છે, તો મેં કહું રોજ પ્રાર્થના કરી કે અમે કરીએ જ છે, કે સાથે જમવું કે જમીએ જ છે, કે સાથે રમવું કે સાથે જ રમીએ છીએ. અમારો છોકરો કોઈ જોડે બહાર રમવા જાય જ નહીં, કારણ કે બહાર રમવા જાય તેના સંસ્કાર આવે. એ બહાર રમવા જાય તો બહુ સ્ટાન્ડર્ડ ઠેકાણે રમવા જવાનું, કોઈ સંસ્કાર ખરાબ પડવા જ દેવાના. તો એમાં કલેક્ટર છે, કોઈ ભાઈ આવી પોસ્ટ પર બધા આગળ વધ્યા જ. એટલે આ બધા સિદ્ધાંતો છે, આ નાની વસ્તુ નથી. આ વસ્તુ દેખાય છે નાની, પણ આ નાની નથી, આ ટેકનોલોજી છે. અને યોગીજી મહારાજ આના પર ખૂબ ભાર મૂકતા. તમે યોગીજી મહારાજના પ્રવચનો જો બધા જે જીવનચરિત્રમાં છે ને એનું કોઈ જરા સંકલન કરે અને અભ્યાસ કરે તો આ વાત આને લગતા દ્રષ્ટાંતો યોગીજી મહારાજની વાતમાં અવારનવાર આવે છે. પહેલાં અમે બધા મુંબઈ રહેતા, યોગીજી મહારાજ મુંબઈથી વિદાય થાય એટલે છેલ્લે દિવસે બધા અમને સંતોને બોલાવે અને આ વાત કરે, સંપીને રહેવાની વાત કરે, એના પછી દ્રષ્ટાંતો આપે, જુદા જુદા દ્રષ્ટાંતો આપે. એમાં એક દ્રષ્ટાંત યોગીજી મહારાજ આપતા, એ હું અહીંયા કરું છું કે આ કેવું કામ થાય છે. એક યોગીજી મહારાજે એક વાત કરી કે એક દરિયા ઉપર એક ટીટોડી રહે, દરિયાને પેલા ઝાંખરા ઉગ્યા હોય ને એની અંદર, હવે ટીટોડી ને ટીટોડો બે જણ, એમાં ટીટોડીએ ઈડા મૂક્યા, એમાં દરિયામાં ભરતી આવે, કોઈક વાર ભરતી આમ જરા લિમિટ બહાર પણ જતી રહે કંઈક થયું હોય તો, એટલે પેલા ઈડા તણાઈ ગયા, એટલે ટીટોડી ઉદાસ થઈ ગઈ, અમારા ઈડા જતા રહ્યા, ઈડા જતા રહ્યા, એટલે ઉદાસ થઈને બેઠેલી, એમાં ટીટોડો આવ્યો. એટલે ટીટોડાએ ટીટોડીને ઉદાસ જોઈ એટલે પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે મારે ખાવાનું શું કર્યું, ખાવાનું નહીં, ટીટોડી ઉદાસ કેમ છે, ટીટોડીને વિચાર કર્યો, કારણ કે સંપીને રહેતા હતા કે એનું દુઃખ એ મારું દુઃખ છે. એટલે ટીટોડીને પૂછ્યું કે શું તકલીફ શું છે, કેમ ઉદાસ છો, કે આ ઈડા દરિયો લઈ ગયો. એટલે એણે કહ્યું બધા કામ પછી એનું કામ પહેલું કરવાનું, એની ઉદાસી દૂર કરો. એટલે ટીટોડો છે ને દરિયા પાસે ગયો, દરિયાને પગે લાગ્યો, કંકુ લઈ ગયો, ચોખા લઈ ગયો, કંઈક ફૂલ લઈ ગયો અને પધરાવ્યું, પગે લાગીને કે દરિયા દેવ તમે તો દેવ કહેવા અને મારા ઈડા પાછા આપો, દરિયો કે ઘેર જા, એટલે પાછો આવ્યો. પણ સંપેલા હતા ને એટલે નિરાશ ના થયો, સંપ હોય ને તો નિરાશા ના આવે, પ્રોબ્લેમ આવવાના પણ નિરાશા નહીં આવે. જેટલા સંપેલા છે ને અંદર નિરાશા નથી આવતી. એટલે પછી એણે વિચાર કર્યો શું કરવું, એટલે લોકોનું યુનિયન હતું, ટીટોડીઓનું યુનિયન હતું, એટલે એના લીડર પાસે ગયા, એના ગામનું યુનિયન, કે ભાઈ અમારે આવી તકલીફ આવી છે. એટલે એના લીડરે વિચાર કર્યો કે ભાઈ તમારું કામ પહેલું, તમે અમારા જ્ઞાતિના કહેવાઓ. એટલે પછી એણે એ દરિયા પાસે આવ્યો, ફૂલને બધું લઈને, અને પછી દરિયાને વધાયા, પણ પેલા દરિયાએ કંઈ સાંભળ્યું નહીં. એટલે પછી એ લોકોનું ફેડરેશન હતું, તાલુકા વાઇઝ જિલ્લા વાઇઝ આ બધું, અને બધું પછી આખું વર્લ્ડ ફેડરેશન, એનું બધું ટીટોડીઓનું યુનિયન, ચકલીઓનું યુનિયન, મોરનું યુનિયન, સમળીઓનું યુનિયન, કાગડાનું યુનિયન, કાબરનું યુનિયન, એ બધાની પાસે બધાના લીડર, અને બધાના લીડરને એક કોમન લીડર મૂકેલો એક એનું, એટલે એની પાસે બધી ફરિયાદ પહોંચી. પછી એ લોકોને ડિસ્કશન થયું, મિટિંગ બોલાવી બધાને કે ભાઈ શું પ્રોબ્લેમ છે, કે પ્રોબ્લેમ એક છે અત્યાર કે આ ઈંડા લઈ ગયો છે, હવે નાનું કામ, પણ નાનું કામ પણ એ નાનું કામ ના, એ મોટું કામ છે. એટલે પછી શું નિર્ણય કરવો, ભાઈ શું કરવું, તમારું મત શું પડે છે. પેલા ટીટોડીને પૂછ્યું, બીજાને પૂછ્યું કે એક જ મત કે ઈંડા લેવાના, તમારું શું મત છે, ઈંડા લેવાના, તમારું શું મત છે કે ઈંડા પાછા લેવાના, બસ. એટલે કે નિર્ણય થઈ ગયો ફાઇનલ, હવે એના ઉપાય સૂચવો, તમારું શું સૂચન છે. એટલે બધાના સજેશન મંગાયા, એટલે જાત જાતના સજેશન બધા આવે. પછી એમાંથી જે પાછી કમિટી છે બધાના સજેશન એક્સેપ્ટ નાય થાય, એટલે હું જાઉં નહીં પાછું. એટલે બધાને એમાંથી બે ચાર સજેશન બધા હતા, એમાં એક નિર્ણય એવો કર્યો, બે સજેશન મુખ્ય બધાએ પાસ કર્યા કે
દરિયો ખાલી કરો અને ભરતા જાઓ. એટલે શું કરવાનું? તો કે પાણીમાંથી બહાર ચાંચમાં ભરીને જેટલું જોર હોય તો બહાર નાખ્યાવાનું, બહારથી કાંકરા લઈને નાખવાના. એ પછી સેન્ટ્રલ નિર્ણય પાસ થઈ ગયો કે આ પ્રમાણે કરો. એટલે એ ઓર્ડર છૂટ્યો અને દુનિયા માત્રના પક્ષી એક જ પ્રોગ્રામ, નો પ્રોગ્રામ, ફરવા જવાનું નહીં, રાઈડ જોવા જવાનું નહીં, સુવાનું ખરું કારણ કે એના વગર ચાલે નહીં તો થાકી જવાય, તો કામ થાય નહીં. પાછું ખાવાનું ખરું પણ ગપ્પા નહીં મારવાના, આંટા નહીં મારવાના, બધું બિનજરૂરી બધી પ્રવૃત્તિ બંધ. એક જ પ્રોજેક્ટ, દરિયો કરો ખાલી બસ. અને બધા મંડી પડ્યા અને રાત દાડો બસ એ ઉડ્યા કરે અને નાખે પાણી. હવે કોઈ દાડો દરિયો ખાલી થાય, કારણ કે ખાલી કરે પણ વરસાદ પડે ને ભરાય, નદીઓમાં પાણી મીઠલવાય, ક્યાંથી ભરાય. પણ એમણે કંઈ જોયું નહીં, કોઈ આર્ગ્યુમેન્ટ જ નહીં, બસ એ કર્યું છે બરાબર છે મંડો. અને આવો સમ જોયો ને એટલે અવાજ ભગવાનને પહોંચ્યો. જો ભગવાનને પહોંચાડવા માટે બહુ હારની જરૂરિયાત નથી, બહુ મોટી મીઠાઈઓની જરૂરિયાત નથી, જરૂરિયાત છે સંપની. એ ભગવાનને અવાજ પહોંચે, ભગવાન હાલે એવા નથી, પણ ભગવાનને હલાવવા હોય તો સમ જોઈએ. એટલે હાલ્યા ભગવાન. એટલે ભગવાન પછી એક વાર મીટિંગ ભરીને બેઠા હતા અને કહ્યું કે પૃથ્વીલોકના કંઈક સમાચાર કોણ, એટલે આ તો ઇન્ટરનેટ. એટલે તરત જ આમ બટન દબાવ્યું અને પૃથ્વીલોકના સમાચાર, અને એમાં આ તો વિડીયો સાથેનું બધું, ફોટા સાથેનું બધું આવે, એટલે આમ ફિલ્મ સાથેનું પાછું, એટલે બધું આવ્યું ને બધા પક્ષીઓ ઉડે અને આ બધું થાય. અને મોટા અક્ષરથી લખેલું કે પક્ષીઓની જ્ઞાતિમાં થયેલો ખરભરાટ. આ તો ભગવાને વિચારવા પડ્યા કે આ તો કંઈ જુદું જ સમાચાર, આવા સમાચાર તો કોઈ દાડો જોયા જ નથી. એટલે પછી ભગવાને કહ્યું કે ઉડા ઉતરો આમાં, કે આ શું છે બધું. અને બધા વિચારવા પડી ગયા કે આ તો નવીન જાતના સમાચાર. કૂતરું તો માણસને ફસે, પણ માણસ કૂતરાને ફસે તો એ સમાચાર કહેવાય. એટલે આ નવીન સમાચાર ને. એટલે ભગવાનને રસ પડ્યો અને પછી ભગવાન કહ્યું શું છે બધું જુઓ. અને પછી બધું જોયું બરાબર છે કે. એટલે ભગવાન કહે આમાં કંઈક કરવું જોઈએ આપણે. પછી ગરુડજી બેઠેલા, એ બધા પક્ષીઓના હેડ કહેવાય. વિશ્વના બધા જેટલા પક્ષી માત્ર છે એના હેડ ગરુડજી કહેવાય. એટલે ગરુડજી ત્યાં બેઠેલા. એમને કહ્યું તમે શું બેસી રહ્યા છો? કે ભગવાન બેસી તો બરાબર છે પણ સર્વોપરી તો આપ છો, એટલે આપના ઓર્ડર સિવાય કશું ના થાય, એ અમારું ડિસિપ્લિન છે પાછું. એટલે આપ ઓર્ડર કરો એ પ્રમાણે થાય. તો કે મારો ઓર્ડર છે અને તમે એને સહાય કરો બસ, હવે બરાબર. એમાં કુદા કુદા કૂદ ના કરાય પોતાની રીતે બધું, એ જે સુપ્રીમ ઓર્ડર થતો હોય ને એ પ્રમાણે ચાલવું પડે તો આ બધું તંત્ર ચાલે. એટલે ભગવાને ઓર્ડર કર્યો, ગરુડજી આવ્યા. તે ગરુડજી તો એના સામાન્ય પક્ષીના રૂપમાં જ હતા, દરિયા પાસે આવ્યા એટલે ત્યાં આગળ ફૂલ ચડાયા, પછી ચોખા ચડાયા, પછી પગે લાગ્યા, એ બધું કરીને દરિયાદેવને કે ભાઈ હું ગરુડજી છું, ભગવાન મને મોકલ્યો છે, અને આ અમારા પક્ષીના પેલા ટીટોળીના બે ઈડા છે એ તમે જરા પાછા આપો. બહુ બહુ પોલાઇટલી અને બહુ હાથ જોડીને વિનયથી વાત કરી. દરેકે જા જા ગરુડજી વારી ઘેર જા, અહીંયા આવીશું તે. એટલે આ કહે ગરુડજી હું ખરેખર ગરુડજી છું, હવે આવું ગરુડજી હોતું છે, જા ઘેર જા. કે પછી નાની કહેતા કંઈ મુશ્કેલી વાત બોલતા નહીં, કે જા થાય કલ્યા જા. એટલે ગરુડજીએ પછી ભગવાનનું ધ્યાન કર્યું કે આ માનતો નથી, પાવર વાપરું તમારો કે જેટલો વાપરો એટલો વાપર છૂટ છે, હવે આ નથી હાલતો તો શામ દામ ભેદ દંડ એને જોડવા માંડ, આ કરવું પડે. પાછું દંડની વ્યાખ્યા લખેલી છે, બધે દંડ પહેલો ના વપરાય, પહેલો દંડ ના હોય, પહેલું તો શામ સમજાવવાનું હોય, પણ સમજો નહીં પછી દંડ પણ હોય. એટલે પછી ભગવાને ઓર્ડર કર્યો અને ગરુડજી આમ ભગવાને અંભારી અને કહ્યું કે હું પાવર વાપરું છું, અને આમ પાંખ પોરી કરી એક ઝાપટ મારીને આમ અડધો દરિયો ખસી ગયો. કારણ કે પાંખ નાની હતી પણ આ તો કોમ્પ્યુટર હતું, આ બધું રિમોટ કંટ્રોલ છે, આમ દબાવ રાખું બાણું નથી ખુલતું, તમારું આખું બાણું ખુલે છે ને. અને આ બધા આપણે ટ્રેન ને ચાલતી એરપોર્ટ ઉપર આમ જ સીધા બેન હું રમ કરતી જાય, આવે કોઈ બાણાની જાતે ખુલી જાય, આ બધું તંત્ર છે ને, તો ભગવાનનું તંત્ર છે. એટલે આમ દાબ્યું છે ને ઝાપટ મારીને અડધો દરિયો ખાલી, દરિયો વિચાર કરે કે આ કંઈક જુદું તંત્ર છે. એટલે તરત જ ત્યાં આગળ આમ પગે લાગ્યો અને ક્યાંક ઈડા લઈ લો, એ ભૂલ થઈ માફ કરો, કે અમારે કંઈ ઝઘડો કરવો નથી, અમારે કંઈ તમને ખાલી કરવા નથી, અને અમે ઝઘડાવાળા પ્રાણી નથી, અમે તો શાંતિપ્રિય છીએ, એટલે તમે આ બધું કરો અને બધું ચાલુ રાખો. બધું કહેવાની વાત શું છે, આ દ્રષ્ટાંત જોગી મારે બહુ લડાઈને વાત કરતા, એનો સિદ્ધાંત એ છે કે અઘરું કામ હોય, અશક્ય લાગતું કામ હોય, પણ એ સમથી સોલ્વ થઈ શકે છે. સાથી કે યાર એમાં ભગવાનની શક્તિ ભર જ, ભગવાનની શક્તિ અનંત છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ,
ઇનફાઇનાઇટ પાવર. પણ એ પાવરને પ્રગટ થવા માટે એક અત્યંત આવશ્યક અને અત્યંત અનિવાર્ય શરત કોઈ હોય તો દેટ ઇઝ યુનિટી, યુનિટી, યુનિટી. આની ઉપર આપણે બેઇસ બનાવવું પડે. એટલે શરૂઆત ફેમિલી જે કરવાની, એના ઉપર બધાએ વિચાર કરવો અને એના થોડા કોમન થોડાક પ્રિન્સિપલ્સ છે એ બધા યાદ રાખજો. એમાં કહ્યું કે મિલન, પછી મહિમા. મહિમાની વાત કરો ઘરમાં, કોઈની ભૂલ હોય તો કહેવાનું ખાનગીમાં, પણ વાત મહિમાની કરો. ઘરમાં જે સારું થયું ને એની વાત કરો, મહિમા કહેતા જાઓ. પછી મદદ. હવે ઘરમાં શું મદદ કરવી? પણ ઘરમાંય મદદ થાય, ન થાય એવું નથી. એમાં કંઈ મોટી મદદો કરવાની બધી નથી, પણ નાની નાની વસ્તુઓમાં પણ મદદ થઈ શકે છે. અને મોટા મોટી મદદ શું છે ઘરમાં, કે આપણું જીવન એવું બનાવવું એઝ મચ એઝ પોસિબલ કે ઘરના ઓછામાં ઓછા સભ્યોને ઓછામાં ઓછી તકલીફ પડે. આ ખ્યાલ રાખવાનો, એ રીતે જીવવાનું. વડીલો કેટલાક બેઠા છે ને, એમણે એવી રીતે રહેવાનું પાછું. પછી પછી બધું બધું બને એટલું, અમુક તો તમારા અનિવાર્ય હોય, પણ બધાએ પછી એ રીતે રહેવાનું. એટલે ઓછામાં ઓછી તકલીફ પડે જો પ્રમુખ સ્વામી મહારાજ એ રીતે જીવે છે તો. આ બધા સંતો આ કામ કરે છે, બાકી એક પૈસાનો પગાર નથી. અને 8 કલાક કામ નથી કરવાનું, અહીં તો 12 કલાક, 14 કલાક, 16 કલાક અને 18 કલાકને ઘણીવાર તો 24 કલાક કરવું પડે છે. સંતો એ રીતે કરે છે અને છતાં કોઈ થાકતા નથી, કંટાળતા નથી, મૂંઝાતા નથી, કશું નથી. ને કેમ કરે કે સ્વામી આ રીતે વર્તે. અહીં અમેરિકામાં સ્વામી હતા અને એક ઠેકાણે સ્વામી આમ રાત્રે બધી સભા પૂરી થાય પછી સંતો સાથે બેઠા હતા. સ્વામી એ ટાઈમ કાઢે, જુઓ તમે, સ્વામી બધા સંતો સાથે બેસતા હોય, જ્યાં જાતે બધે ટાઈમ કાઢી લે અને એકદમ ફ્રી હોય, બધા સાથે બેઠા હોય ત્યાં આગળ. તો પછી બેઠા હતા ને એમાં ફોન આવ્યો. હવે ફોનમાં જરા ખાનગી વાત કરવાની હતી, તો ખાનગી વાત કરે તો સામો બોલે તો ના સંભળાય, પણ સ્વામી બોલે તો સંભળાય ને. એટલે પાછું સંતો સાંભળે તો એ બરાબર ના કહેવાય, દેટ ઇઝ નોટ ડિસિપ્લિન. એ બીજો સાંભળવો ન જોઈએ, એ પાછું ડિસિપ્લિન જાળવવાનું. એટલે સ્વામી એ ફોન લઈ બારણું ખોલીને અંદર રૂમમાં ગયા, બારણું બંધ કરીને ફોન વાત કરીને પછી આવ્યા. તો પછી સ્વામી આવ્યા ને તો સંતો કહે, સ્વામી આપ શું કરો ઊભા થયા, અમને કહેવું તું તો કે તમને 8 જણને ઊભા કરું, એના કરતાં હું એકલો થઉં શું ખોટું. હવે જો સ્વામી મોટી ઉંમરના છે, ગુરુ છે, કોઈને ખોટું લાગવાનું નથી, પણ ભાવના કેવી છે તો એ રીતે ભાવનાથી રહેવાનું. તમારા અમેરિકાના પ્રેસિડેન્ટ જ્હોન એફ કેનેડી, એનું એક વાક્ય બધા યાદ રાખજો. જ્યારે જ્હોન એફ કેનેડી અમેરિકાના પ્રેસિડેન્ટ થયા ત્યારે પ્રેસિડેન્ટ તરીકેની પહેલી સ્પીચ આપી, એનું પહેલું વાક્ય બધા યાદ રાખજો અને ઘરમાં એપ્લાય કરજો તો ફેમિલી યુનિટી થશે. એણે કહેલું, આસ્ક નોટ વોટ યોર કન્ટ્રી કેન ડૂ ફોર યુ, બટ આસ્ક યોર સેલ્ફ વોટ યુ કેન ડૂ ફોર યોર કન્ટ્રી. જો આ પ્રિન્સિપલ અમેરિકાની પબ્લિકમાં હશે તો અમેરિકા આગળ આવશે. દેટ ઇઝ ધી પ્રિન્સિપલ. હવે એને આપણે અમે અમેરિકા દેશ ઉપર ના લો, હમણાં ફેમિલી ઉપર લાવો. એટલે સૂત્ર આને બનાવો, હવે ફેરવી કાઢો એમાં પછી, કે આસ્ક નોટ વોટ યોર ફેમિલી કેન ડૂ ફોર યુ, બટ આસ્ક યોર સેલ્ફ વોટ યુ કેન ડૂ ફોર યોર ફેમિલી. અને તમારી ફેમિલીમાં સમ થશે. આ બેઝ પકડજો. કોઈ પણ અપેક્ષા રાખશો તો પ્રોબ્લેમ શરૂ થશે, અને તમે અપેક્ષા નહીં રાખો તો તમે અપેક્ષા રાખશો એના કરતાં વધારે મળશે. તમે અપેક્ષા રાખશો જ નહીં તો તમને સામેથી બધા આપશે. પાણીની અપેક્ષા નહીં રાખતા તો તમને દૂધ આપશે, લોકો તમારો આદર કરશે. આપણે પ્રોબ્લેમ અપેક્ષામાંથી ઊભા કરીએ છીએ, પણ નિરપેક્ષ થવાનું છે, થોડું અઘરું છે. તમે કહો કે આવું કરવાથી થાય કે થાય, અપેક્ષા નહીં રાખવાની તો ન માગે એ દોડ તું આવે. આ બધો પ્રિન્સિપલ છે. એટલે આ પ્રિન્સિપલ રાખવાનો ઘરમાં, થોડુંક આ રીતે રહેવાનું, કોઈને તકલીફ ન થાય એ રીતે કરવું, બીજાને મહિમા સમજવો દરેકનો, જે કંઈ હોય એ સારું હોય. ધારો કે તમારા ઘરની અંદર દાર સારી બની તો સારું કહેવાય કે નહીં, તો એ મહિમા સમજવો અને મહિમા સમજીને બેસી ન રહેવું. જે તમને સમજ્યો એને કહેવું કે વેરી ગુડ, દાર 85% વાળી છે, બસ. પણ ધારો કે બીજે દાડે શાકમાં મીઠું વધારે પડ્યું તો નરેન્દ્રભાઈ શું કરવાનું? તો ઝાટકવાનું. પણ એ ઝાટકવાનું નહીં, બોલવાનું જ નહીં. જો પ્રમુખ સ્વામી મહારાજ એ રીતે વર્તે છે, તમે પેલું પુસ્તકમાં વાંચજો, આ પ્રસંગો છે. એક વખત કંઈક આવું કંઈક મીઠું વધારે પડી ગયું હતું, કંઈક પેલી કાકડી કડવી આવી હતી, તો સંતો કહ્યું, સ્વામી તમે બોલ્યા નહીં કે તમને ખબર પડવાની જ છે, શું કરો બોલવું. અને મીઠું વધારે પડ્યું છે એ પાછું નીકળવાનું નથી,
પડી ગયું છે, પડી ગયું. ના હોય તો નાખવામાં વાંધો નથી, પણ પડી ગયું છે કોઈ દંડ કરવાનું નથી. હવે નવી દાર બનવાની નથી અને હમણાં ખાઈને સુઈ જવાનું છે તો ક્યાં ધમાલ કરવા જવું? એટલે પ્રેક્ટિકલ થવું પડે. એટલે સારું હોય ને તો એપ્રિશિએટ કરવું, પણ ખરાબ હોય ને તો બોલશો નહીં. આ બાજુ ખ્યાલ રાખવાનું. બીજું, અહીં કેટલાક વડીલો બધા આવ્યા છે, દેશથી આવ્યા છે, મોટી ઉંમરના છે, અને તમે બધા અહીં રહો છો, તમે બધા બિઝી છો, પણ તમારા ઘરના વડીલો હોય ને એણે આપણને ઉછેરીને મોટા કર્યા છો, તો એને ભૂલશો નહીં. એમ તો તમે ભૂલો એવા નથી, તમે એને જમવાની વ્યવસ્થા કરો છો, નાહવાની વ્યવસ્થા કરો છો, દવાની વ્યવસ્થા કરો છો, એને માટે જરા સમય ફાળવજો, એને જરા પૂછજો, એની સાથે જરા વાર્તાલાપ કરજો. એને બીજું કંઈ જોઈતું નથી, તમે આપો જ છો બધું, પણ આની પણ જરૂરિયાત છે. મોટી ઉંમરે તો જરા ઘરડા હોય ને, કેટલાકના ઘરમાં હશે, અહીં બધા છે બધા ઘણા, પણ એની સાથે તમારે એ રીતે રહેવાનું. અને પાછા ઘરડાને કહેવાનું કે પાછા નાની નાની બાબતમાં ચકચક ના કરવી, કારણ કે તમે દેશમાં રહીને આવ્યા છો અને ગામ ખર્ચો કેમ કરે ભાઈ? હવે અમેરિકા છે, એ બધું અમેરિકા જુઓ તમે, પ્રમુખ સ્વામી મહારાજ જુદી રીતે રહેલા છે, એનું આખું જીવન જુઓ તો. અને આ બધા અમેરિકાથી આવેલા બધા, અહીં કેટલાક તો અમેરિકા બોના કહેવેલ મૂર્તિ સ્વામી આ બધા, પણ સ્વામી એની સાથે એડજસ્ટ થઈ જાય, એ બધાની સાથે બધું મળી જાય. એટલે આમ તમારે થોડું શીખવાનું. પછી બીજું શીખવાનું છે, આ પ્રોબ્લેમ જ્યાં થાય છે ને, થોડા થોડા બધે દેશમાં પરદેશમાં બધે એક જ પ્રોબ્લેમ છે. તમારે ત્યાં તમારા ત્યાં દીકરાને લગ્ન થયા અને દીકરાને પત્ની આવી, કઈ રીતે એમ જોવાના, તમારી દીકરી છે એ રીતે જોજો. સ્વામી વારંવાર કહે છે, દરેક સમૂહ લગ્નમાં સ્વામી આ આદેશ આપે છે કે એ રીતે એને ટ્રીટમેન્ટ આપજો, તો એ તમને પિતાની જેમ ટ્રીટમેન્ટ આપશે. પછી પછી દીકરીઓ બેઠી હોય તો એને એનું પાછું લગ્ન થયું તો પછી એણે શું કરવાનું? એને પાછી એના પહેલાં પિતા દેખાય અને આ દેખાય જ નહીં, એ પાછા પ્રોબ્લેમ હોય છે. એ બધું ઘણું અમે સાંભળવામાં આવે છે. તો એને પાછું ત્યાં સાસરે ગઈ હોય તો એના સાસુને સસરા છે એને પિતા તુલ્ય માનવા. આ બધા આ બધા પ્રિન્સિપલ્સ અને આ બધા કયા છે, આ બધા તમે જુઓ તો આ રીતે રહે છે. સીતા હતા, સીતા સીતાને કૌશલ્યા પોતાની દીકરીની જેમ જોતા હતા. તો રામચંદ્રજીને જ્યારે જંગલમાં જવાનું થયું ને, તો સીતા તૈયાર થઈ ગયા કે મારે જંગલમાં હું જઉં છું. કૌશલ્યા કે તમારે ના જવાય. કે કેમ ના જવાય? કે તમારું શરીર ખમે નહીં અને તમારે જવાની જરૂરિયાત નહીં. તો કે ના, પણ રામચંદ્રજી મારા પતિ છે અને પતિ પ્રત્યેની મારી પહેલી ફરજ એની સેવા કરવી એ છે. તમારા પ્રત્યેની મારી ફરજ છે, પણ મારી પહેલી ફરજ તો રામચંદ્રજી પ્રત્યેની છે. તો કે બરાબર છે, તમે જાઓ, વાંધો નહીં. આ આવી તૈયારી હતી. તો આ રાખવાનું છું, તો આ શીખવાનું છે. આ બધું રામાયણ સાંભળીને શું કરવાનું? પછી રામાયણ ઘરમાં ઊભી કરવાની? પણ આ શીખવાનું છે કે નહીં? તો જો મંદિર જુદું થશે, આ મંદિર જુદું થશે, તમારું થશે, આ બધા કેવી રીતે આગળ, કેટલા પ્રોબ્લેમમાં એ લોકો સોલ્વ કર્યા છે. રામચંદ્રજી જ્યારે જંગલમાં ગયા, લક્ષ્મણજી તૈયાર થઈ ગયા. જો આ બેનો ભાવ હતો પેલો ભરતજી, એને માટે ગાદી લીધી હતી. પણ ભરતજી, એને ખબર પડી કે મારી માએ આવું માગ્યું છે. એને અત્યંત દુઃખ થયું, એને ગોળી મારી એવું દુઃખ થયું. રાજમહલ તો ગોળી મારે દુઃખ થાય, પણ કે આ આવું કર્યું મારી માએ. પછી જંગલમાં ગયા અને જંગલમાં ગયા અને પછી રામચંદ્રજીને કે ભલે પિતાએ આમ કહ્યું અને માએ માગ્યું, મારા માટે માગ્યું છે, પણ ગાડી તમારી છે ને તમે પાછા પધારો. તો રામચંદ્રજી શું કહે છે કે બરાબર છે, તમને એવી ભાવના છે એ માટે બરાબર છે, પણ મને તો મારું પિતાનું વચન, એટલે કે એ તો હું કોઈ જ ઉઠાવી શકું જ નહીં. ભલે મને ગમે તેટલું દુઃખ પડે, પણ મારા પિતાનું વચન છે એ મારે પાળવાનું છે. અને તમને ગાદી સોંપી છે તો તમે કરો, જેને જે કાર્ય કરવાનું છે એ બધા કરે, એમ જ વિકાસ છે. કે ના ચાલે, તમે જ ગાદી લો, હું સંભાળવાનો નથી, તમે જ સંભાળો. તે ઋષિઓ ત્યાં પેલા ક્યાંક તમે લો અને પેલા ક્યાંક તમે લો, અને આપણે શું, તું લાય, હું લાય, હું લાય, બધું લાય, બધું લાય, બધું મારું છે, લાય, તું લાય, લ, એટલે એમાં ઝઘડો. આ કહે કે તમે લો, રાજગાદી તમે લો. કેવું છે? તો ત્યાં ઋષિઓ બેઠા હતા બધા, ઋષિઓની આંખમાં આંસુ આવી ગયા કે શું ભાઈઓ છે, કે છે આ સંપ. આ તો યાદ રાખો ને, ધીરે ધીરે ત્યાં પહોંચવાનું છે આપણે બધાએ. પેલો કહે પેલો ને, તો ઋષિઓની આંખમાં આંસુ આવી ગયા. એમણે કહ્યું શું નિર્ણય કરવો? એટલે ઋષિઓ પછી બેઠા, જેમ જજની પેનલ બેઠે ને જ્યુરી, એમાં લોકો બેઠા ને શું આનો જજમેન્ટ આપવું. બધાએ વિચાર કર્યો કે બંને સાચા છે, અને જજમેન્ટ એવું આપ્યું કે બંનેનો વિચાર સાચો છે, રામચંદ્રજી જંગલમાં જ રહે, કારણ કે પિતાનું વચન પરાવવું જ જોઈએ. અને આને કહ્યું છે એટલે એણે પણ રાત સંભાળવું જ જોઈએ, પણ છતાં રામચંદ્રજી લાયક છે તો રસ્તો એવો કરો
કે ગાદી ઉપર રામચંદ્રજીની પાવડીઓ મૂકો અને ભરત સંભાળે, કે માન્ય છે કે બરાબર છે? કે બરાબર છે. ગાદા રાજા તો રામ જ, બીજો કોઈ નહીં, અને ભરત બધું સંભાળે. પણ ભરતે વિચાર કર્યો કે મારો ભાઈ, બે ભાઈ અને ભાભી જંગલમાં જમીન ઉપર સૂતા હોય અને હું પલંગમાં સૂ કેમ ચાલે? એણે ઝૂંપડી બાંધી અને જમીનમાં ખાડો કર્યો અને 14 વર્ષ નીચે રહ્યા છે, જમીન ઉપર સૂતા છે. આટલો ભોગ આપ્યો છે તો આ ભોગ આપવાની વાત છે. આ ત્યાગની વાત છે. આપણે આ ત્યાગ ઉપર આપણે જઈશું તો આપણો વિકાસ થશે, ફેમિલી યુનિટી થશે, સત્સંગની યુનિટી થશે. તો આપણે કરવાનું છે. અને બીજી વાત, જે આખા મંડળમાં પણ યુનિટી કરવાનું છે, કારણ કે આ પ્રોજેક્ટ આપણે કરવાનો છે. જે ડેટ કેસી પટેલે મારી કે 2003 અને જૂનની અંદર આ મંદિર તૈયાર થઈ જાય અને પછી સ્વામી આટલે પ્રતિષ્ઠા કરવાની, એ પ્રોજેક્ટ આપણે કરવાનો છે. એ પહેલાં ઈડાજ લેવા જેવું આ મોટું કામ છે. પણ મંડળની અંદર યુનિટી, પોઝિટિવ થિંકિંગ, સારી જ વાત કરવાની. ઘરમાં સારી વાત કરો, મંડળમાં સારી વાત કરો, ગુણની વાત કરો, રિપીટેડલી કરો, વારંવાર કરો, જ્યાં હોય ત્યાંથી સારી વાત. નેગેટિવ વાત નહીં, મોરી વાત પછી ના કરશો કે થતું છે આવું, કોઈ દાડો બોલશો નહીં, બધું થાય. બધું આ ટેકનોલોજી નવી બધી બદલાઈ ગઈ છે. એમ ટેકનોલોજીની ટેકનોલોજીની ટેકનોલોજીની ટેકનોલોજી ભગવાન છે, એ આપણને મળ્યા છે, એ આ સંત રૂપે મળ્યા છે, એને આપણે રાજી કરવા છે. એટલે આ બધું જ કાર્ય શક્ય છે, કારણ કે ટેકનોલોજી છે. પણ એ ટેકનોલોજીને વાપરવા માટેનું સાધન એક છે, અને સમ માટે યુનાઇટ, ફેમિલીમાં યુનાઇટ, મંડળમાં યુનાઇટ, તો બધા કાર્ય સરળ થશે. અને આખું અમેરિકા જુએ જ છે અત્યારે કે BAPS ઇઝ નંબર 1, પણ આખું વર્લ્ડ જુએ અને બધાને થાય એના બરાબર છે. અમે આ ભૂલ કરી કે અમે આ પૈસા માગવા ના હતા, 100 કદાચ 1000 આપવા જોઈએ હતા, એવું એને થાય એવું આપણે બધા કાર્ય કરીએ અને જીવન જીવીએ, એનો બેઝ આ રાખીએ, એ માટેનું બળ અને પ્રેરણા બધાને સતત મળતા રહે. ભગવાનને સંતોના ચરણોમાં પ્રાર્થના.

श्री स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण हरे स्वामी बात करी जे आपड़ा देह में जीव भेड़ो कूटान कूटी सूर्य प्रकाश छे। જીવ ભેળો કોટાનકોટી સૂર્યનો પ્રકાશ છે, પણ તે હમણાં દેખાય તો કોઈની ગણતી ના રહે એમ મહિમા કહેવા। આપણા બધા ખૂબ સમર્થ થયો એમાં શંકા નહીં। એક સ્વામી કહેવું કે જીવ ભેળો કોટાનકોટી સૂર્યનો પ્રકાશ છે, પણ તે હમણાં દેખાય તો કોઈની ગણતી ના રહે એમ મહિમા કહ્યો। સાચી વાત છે, આપણે જરાક ઐશ્વર્ય આવે ને તો ડટ્ટન સોપટ્ટન ક્યાંય ને ક્યાંય જતા રહી બધું ઘણું બધું કરીએ, પણ સ્વામીએ બધું દબાઈ રાખ્યું છે તો હરકા ચાલીએ છીએ આપણે, નહીં તો કોઈની ગણતી ના રહે। સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે મુક્તાન સ્વામી જેવા મોટા સાધુ વાત કરે તો 2000 માણસની સભા બેઠી હોય તે સૌના સંકલ્પના ઉત્તર થતા જાય એમ મહારાજના સાધુ તો જાણે ને વાત કરે એમ મહારાજના સાધુ જાણે ને વાત કરે તો મુક્તાન સ્વામી એવા મોટા સાધુ હોય તે વાત કરે, સર્વદેશી વાત કરે, એમાં બધાના સંકલ્પો સિદ્ધ થાય, એ બધાના સંકલ્પોનો જવાબ મળે। સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે મહારાજનું મત તો કથા કીર્તન વાર્તા ધ્યાન એ જ કરાવવું છે, મહારાજને તો આ જ કરાવવું છે, પણ બીજું બધું ઘણું બધું થાય છે, કામ વગરનું બધું થાય છે, પણ મહારાજનું મત તો કથા કીર્તન વાર્તા ધ્યાન એ જ કરાવવું છે। ને માણસને તો સ્વભાવ પડી ગયા તે બીજું કર્યા વિના રહેવાય નહીં, આપણે અનાધિકાળના સ્વભાવ પડ્યા છે તે અમથા અમથા કોઈ કારણ પ્રયોજન વિના પણ બીજું બધું આપણે કરતા હોઈએ છીએ, ત્યારે હવે આપણે શું કરીએ? પછી સ્વામી કહ્યું કે હવે આપણે શું કરીએ? ને આવો જોગ છે તેમાં નહીં સમજાય ને સ્વભાવ મૂકીને મોટા સાથે નહીં જોડાય તો તે મોડો ધામમાં જશે, એમાં કાંઈ ભગવાનને ઉતાવળ નથી ને આ કારખાના તો દાડે દાડે વધતા જશે, સ્વામી વાત કરી કે કારખાનો દિવસે વધતા જાય છે, અને આપણે પણ જો આપણે તપાસ કરીએ તો કેટલું વધી ગયું છે, એટલે એ તો વધતું જ ચાલશે, પણ આવો જોગ છે તેમાં નહીં સમજાય ને સ્વભાવ મૂકીને મોટા સાથે નહીં જોડાય તો તે મોડો ધામમાં જશે, એમાં કાંઈ ભગવાનને ઉતાવળ નથી ને આ કારખાના થયા તો દાડે દાડે વધતા જશે। સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી દે આ સાધુ જેવા છે એવા જણાય તો તેને મૂકીને છેટે જવાય નહીં, ખસાય નહીં, ને કાંઈક ચમત્કાર જણાવે તો વ્યાપકાન સ્વામીની પેઠે બંધી ખરું થાય, માટે કાંઈ નથી દેખાડતા તે પણ ઠીક છે, આપણે જોવાની જ ઈચ્છા થયા કરે કંઈ ચમત્કાર દેખાય અને એમાં જ માલ મનાવે છે, તે છાનું છૂપવું પણ આપણને કંઈ જોવાની દેખવાની થાય, પણ આ જે મનુષ્ય રૂપે છે મોટો ચમત્કાર છે એ દેખાતું નથી, અત્યારે
15 ફૂટનો ઊંચો માણસ હોય, 15 ફૂટ ચાલો જતો હોય, બધા દોડી દોડીને આવે જોવા જાય. પણ આ 15 ફૂટ આ તો માણસ જેવા દેખાય છે, પણ એ તો 15 ફૂટ કરતાં ક્યાંય છે. એટલે પણ તોય સ્વામીએ કહ્યું કે આ બધું અમે જાણીને રાખીએ, છુપાડી રાખીએ છે, અને એક મોક્ષનો માર્ગ ખુલ્લો રાખ્યો છે. જંતરામાં તો આપણે તાર ખેંચીએ સીધો નીકળે, એક જ બારું ખુલ્લું રાખ્યું છે મોક્ષનો માર્ગ, બીજા બધા બારા બંધ કર્યા છે. અને નિયમે કહીને પણ આ સરખું રહે છે, પણ જો છૂટો દોર મૂકે તો આપ કેટલો બગાડો થાય, કોઈ કોઈ ન રહે નહીં. અને આપણે ચમત્કાર પરચામાં જ પડી જઈએ એમાં શંકા વિનાની વાત છે. એક જરાક હોય તો કેટલું બધું કરીએ આપણે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આજ તો મોટાનો સંબંધ છે તે સુખ વર્તે છે, પણ દેશકાળે તો આવો જોગ ન રહે તો પણ સુખ રહે એવો શો ઉપાય છે? આજે તો આપણને પ્રમુખ સ્વામી યોગી બાપા શાસ્ત્રી મહારાજ સંઘ છે એટલે સુખ વર્તે છે, આપણે અંતરે શાંતિ છે, પણ આવો જોગ ન રહે તો શું થશે? પણ આજ તો મોટાનો સંબંધ છે તે સુખ વર્તે છે, પણ દેશકાળે તો આવો જોગ ન રહે તો પણ સુખ રહે એવો શો ઉપાય છે? એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે, મોટાના ગુણ વિભૂતિ ઐશ્વર્ય પ્રતાપ ગંભીરપણું ધીરજપણું એ આદિ મોટાના મહિમાનો વિચાર કરીએ ને મોટા હૈયામાં સ્ફૂરે તેણે કંઈ સુખ વર્તે. હવે ખરેખર સમાગમ કર્યો હોય તો આ બધું આવે, ઉપર ઉપરથી નહીં સલામ ભરીને ચાલ્યા જાય એ વાત નથી, પણ મોટા સમાગમ કેવી રીતે કરવું તેમના એમનું મોટાનો ગુણ એમના ગુણો બધા છે, એ આપણા બધા ગુણો હોય આપણે એકબીજાના ગુણ કરી બોલીએ છીએ, પણ તે ઉપર ઉપરનું બીજો એક અવગુણ દેખાય તો બધું ગુણ અવગુણના પરિણામે એટલે આપણે ઠેકાણું નહીં. પણ મોટા પુરુષ હોય એના ગુણ વિભૂતિ ઐશ્વર્ય પ્રતાપ ગંભીરપણું ધીરજપણું એ આદિ મોટાના મહિમાનો વિચાર કરીએ ને મોટા હૈયામાં સ્ફૂરે તેણે કંઈ સુખ વર્તે. આપણે આ પ્રમુખ સાહેબ જીવન ચરિત્ર વાંચીએ છીએ, જોઈએ છીએ, વિચારીએ છીએ તો બધું આ બધા જ ગુણ દેખાય અમને. છુપા આમ ઉપર ઉપરથી બધું ના દેખાય, પણ અંતર ઊંડા ઉતરે તો બધું દેખાય. બધા જ ગુણો છે, ગુણ છે, વિભૂતિ છે, ઐશ્વર્ય છે, પ્રતાપ ગંભીરપણું ધીરજપણું એ આદિક બધા કેટલાય બધા ગુણો હોય એ આદિક મોટાના મહિમાનો વિચાર કરીએ ને મોટા હૈયામાં સ્ફૂરે તે કંઈ સુગર. અને આવી રીતે વિચાર કરીએ તો સ્વામી યાદ આવે અને તેને કંઈક પછી સુખ વર્તે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આ જીવને કોઈ દાડો ગણપણ આવતું હશે કે નહીં? દેહને તો આવે, પણ જીવને ગણપણ આવતું હશે કે નહીં એ પ્રશ્ન છે. જીવ તો અનાદિનો છે, અને ક્યારે ગણપણ આવે ક્યારે એ પ્રશ્ન છે. દેહ તો ગણપણ આવે તો દેહનું તો બધું ઠીક છે, પણ સ્વામી કે જીવને ગણપણ આવતું હશે કે નહીં એ તો અનાદિકાળથી હજાર અમર એ બધું હશે, એ તો એને ગણપણ આવતું છે કે નહીં અનાદિકાળથી. એટલે
ઘડપણ કઈ અવસ્થામાં આવે એ અનાદિના છે, એટલે એક સરખું ઢાળો છે. સ્વામિનારાયણ સાહેબ વાત કરી એમ કહીને વરી કહ્યું છે, જીવને જ્ઞાન થાય ત્યારે ઘડપણ આવે, જ્ઞાન આવે ત્યારે ઘડપણ આવે, પણ તે વિના તો ઘડપણ આવે નહીં. ગળપણ એટલે અહીંયા સ્વામી ગળપણ એટલી મોટી અવસ્થા, એટલે જે ગળપણ એટલે પીડ થાય, બધું સમજીને બેઠો હોય અને એ સમજણ કરી હોય તો એને ગળપણ આવ્યું કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ભગવાનને અર્થે આપણે જે જે કર્યું છે ને કરીએ છીએ તે જાણે છે, ને જેને ખોરે માથું મૂક્યું છે તે રક્ષા કરશે, ને આપણું તો ભગવાન બહુ માની લે છે. જો પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં શ્રીજી બાજી વાત, આપણે કાંઈક લેશ પણ કર્યું હોય તો ભગવાન ભૂલતા નથી. આવી વાત કહી એને યાદ રાખે અને સંભાળીને આપણને યાદ કરીને બધું ભલું કરે. અવગુણ સામ તો જોતા જ નથી ભગવાન. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, જ્ઞાનીને ભગવાનને પોતાનો આત્મા કયો છે તે ઉદ્ધવ જ્ઞાની, અને પ્રેમીનું ભગવાન રાખે તો ખરા પણ જ્ઞાન વિના અધૂરું. સત્યદાન સ્વામીને તરસ લાગી તેથી મહારાજને પણ તરસ છીપે નહીં. પછી સત્યાનંદ સ્વામીને પાણી પાયું તે મારે તરસ છીપી, તો પણ મહારાજનું મત નિજાત માને બ્રહ્મરૂપ માનવું એમ છે. કેટલી એકતા હશે, મહારાજ સત્યાનંદ સ્વામી તરસ લાગી તે મહારાજને પાણી પાયું તારે તરસ છીપી, એ કેટલી બધી એકતા. બધું જ પણ તો મહારાજે કહ્યું કે નિજાત માન બ્રહ્મરૂપમ એમ માનવું.

0: ખરેખર એટલે બધું રાખવું પડે, સંભાળવું પડે. આપણા સત્સંગમાં આપણે અનુભવ થાય છે બધા ઘણા બધા. આપણે રાખ રખવાટ હોય, બધું હોય ત્યારે હરિભક્તો માણસો ટકે. અમે એક ગામમાં ગયા હતા, દ્વિશતાબ્દીનો બોર્ડ હતો, એ બધા રોપવા ગયા હતા. બધી પધરામણી કરી, કાદો હતો, ખૂંદી ખૂંદીને બધે પધરામણી કરી, એક ઘર બાકી રહી ગયું હતું. તો અમે પાયા પછી કારમાં બેસવાની તૈયારી હતી. તે કહે કે મારું ઘર રહી ગયું છે, આવો જ પડશે. તો હવે અત્યારે હવે ક્યાં, અને બીજે જવાનું હતું, બીજે પાટું રોપવાનું હતું. તો એ મંડ્યા. અને પછી એ આપણે બોર્ડ ચડ્યું હતું ને એ ઉખાડીને આમ કચડી નાખે, એટલી બધી ખીચ છે, એ જરાક રાખ્યું નહીં. એટલે હવે એનું ઘર ક્યાંય ગામને છેડે હતો, બધું કાદો ખૂંદતા ખૂંદતા જવું પડે. પણ તો એને હાટ લીધી. એટલે આપણે આ હરિભક્તોનું, અને સાચું યોગી બાપા કહે છે, બધા ઉગતી પેઢી છે, ઉગતા હોય એટલે એને સાચવવું જ પડે. અને સ્વામી બાપા પ્રમુખ સાહેબ મહારાજ યોગી બાપા ખૂબ રાખ્યું છે, બધાને મન સાચવું છે, અને એ આપણે કરવું જ પડે. તમે મનમાં ગમે એવો ભાવ હોય એ ના ચાલે. સત્સંગ વધારો હોય તો આવું કરવું પડે. સહજાનંદ સ્વામી મહારાજની જય.
1: ગઢપુરમાં શ્રી હરિએ સ્વરૂપાન સ્વામીની સેવામાં રહેલા નિષ્કાન સ્વામી તથા પરમસનંદ સ્વામીની પ્રશંસા કરી મહારાજની સેવામાં અભય સંતો રહેલા સારી સેવા કરી હશે એટલે મહારાજે પ્રશંસા કરી. પછી કહ્યું, મહારાજ બે સંતો સેવામાં રહેલા નિષ્કાન સ્વામી અને પરમસનંદ સ્વામી એમની પ્રશંસા કરી. પછી મહારાજે કહ્યું, પોતાનામાં દોષ જુએ બીજા મહારાજ. મહારાજે સખત બંદી કરી, પોતાનામાં દોષ જુએ ને સત્સંગમાં બધાના ગુણ ગાતો રહે. ના બને પછી આ કરીએ તો બીજું કરવાનું છે. આપણે આપણા સ્વભાવ પ્રમાણે જે કરવાનું, પોતાનામાં દોષ જુએ બહુ અઘરું છે. પોતાના દોષ જોવાય નહીં, બધા અમમ કરે. પણ જો પોતાનામાં દોષ જુએ, બારીકાઈથી ચૂંથી નાખે પોતાના દોષ, એની અંદર અંદર હું શું કરું છું, શું કરવાયો છું, અજામત થાય છે. બધા પોતાના દોષ ઉપર બધું રાખે. જો પોતાના દોષ જુએ તો આપણને ઘણીવાર નિરાશ આવી જાય. પ્રાપ્તિ અને પોતાના દોષ, ભગવાન મળ્યા છે, ફિકર નથી, બેડો પાર થઈ ગયો છે, એક મનમાં ધાર. અને પછી પોતાના દોષ બરાબર ચૂંટલા ભરી ભરી જણ, પોતાનામાં દોષ

0: બસ જુએ ને સત્સંગમાં બધાના ગુણ ગાતો રહે, થાય થશે પછી આગળ વધીએ. અહીંયા જ ગાડી અટકે એટલે છે. એક નાનો બાળક મને પત્ર લખ્યો હતો, એને ક્લાસમાં પહેલો નંબર આવતો હતો. મને પત્ર લખ્યો કે સ્વામી, મારો બીજો નંબર આવે એવું કરો, મને માન આવે છે. આટલો નાનો આપણને કોઈ રીતે અંતરદૃષ્ટિ થાય નહીં. હું તો બધાનો હેડ, હું કહું એમ બીજા કરે, બીજા કે અમે ન કરે, પોતે અતિ મોટું માને હોય ને. મારામાં કોઈ દોષ જ નથી આવું માને, મારામાં કોઈ દોષ નથી. પછી ક્યાં વાત રહી. અને મહારાજે, મહારાજ શ્રીજી મહારાજ પોતે વાત કરે છે, પોતાનામાં દોષ જુએ ને બીજાના ગુણ ગાતો રહે. પોતાનામાં દોષ જુએ ને સત્સંગના, સત્સંગમાં બધાના ગુણ ગાતો રહે, એક બે નહીં. જે આપણને ફાવે, આપણે મળતા રહે એના ગુણ ગાય, એ તો બધા કરે છે. બધાના ગુણ ગાય, બધાના. BAPS તો એક બેના ગુણ ગાવાના, બધાના ગુણ ગાવાના, તો એક પરિવાર કહેવાય. પોતાનામાં દોષ જુએ બહુ અઘરું છે. આટલું જ થાય ને એકાંતિક, પોતાનો દોષ જુએ ને પ્રાપ્તિ એકાંતિક. પોતાનો દોષ જુએ ને સત્સંગ બધાના ગુણ ગાતો રહે, તેને અંત સમયે ભગવાન તીડી જાય છે ને તેનો મોક્ષ કરે છે. પતી ગયું સર્વોપરી, જે કામ કરવાનું તો થઈ ગયું. બસ, અને કેવું કામ. શ્રીજી મહારાજના ગમતું સર્વોપરી ભગવાન, એમના ઉપર કોઈ સત્તા નથી, એમનું ગમતું થઈ ગયું. પતી ગઈ વાત. આ બધું આપણે વિચારતા નથી, કોણ કોના ગમતામાં રહેવાનું છે. કોઈ સત્તા એમની ઉપર છે નહીં. એવા ભગવાન, એ ભગવાનને આપણે જેવા બધા હમણાં ઘનશ્યામ ઘનશ્યામ ઘનશ્યામ અને ગુણ ગાયા બધા બાળકોએ, બધે સારી ટ્રેનિંગ આપે, બહુ સ્પષ્ટ બોલતા હતા ગુજરાતી, બહુ સ્પષ્ટ. ધડાકા ભગી આવે તો બહુ રાજી થાય. પોતાનામાં દોષ જુએ ને સત્સંગમાં બધાના ગુણ ગાતો રહે, બધાના, એક બે નહીં. તમને તો મસ્કામાં રહેનો ગુણ ગાય, બધાના ગુણ. તેને અંત સમયે ભગવાન તીડી જાય છે, તેનો મોક્ષ કરે છે. બધું પૂર્ણ સંપૂર્ણ કામ થઈ ગયું. હતું જે ભગવાન અને સંતમાં દોષ કલ્પે છે, ભગવાન સંતમાં દોષ કલ્પે છે, છે નહીં એ કલ્પે છે. મૂર્ખો, ભગવાન સંતમાં દોષ છે જ નહીં. સર્વે ગુણે સંપન્ન, બધા સર્વે દોષે રહી એવા ભગવાનમાં કલ્પે છે. ભગવાન સંતમાં દોષ કલ્પે છે તેને જમદૂતો લઈ જાય છે. બીજી બાજુ બોલા અક્ષરધામમાં જાય, બોલા જમદૂત થઈ જાય પાતાલમાં. ફરી એકવાર તેને સત્સંગનો યોગ ભગવાન આપે છે ને તેનો મોક્ષ કરે છે. પણ ભગવાન દયાળુ છે, ફરી એને ચાન્સ આપે, ભાઈ હજુ સુધર, હજુ સુધરે તો કામ થઈ જાય. લક 84માં નાખે છે એટલે ભગવાન સંતના દોષ કલ્પે છે, તેને જમદૂતો લઈ જાય છે, લક 84માં નાખે છે. ફરી એકવાર તેનો સત્સંગ, તેને સત્સંગનો યોગ ભગવાન આપે છે ને તેનો મોક્ષ કરે છે. ભગવાનને પોતાના વિરુદ્ધ પરતાન છે. જો એક રાજા હતો, એ જંગલમાં રખડી પડ્યો હતો, એકલો થઈ ગયો. અને પછી એને તરસ બહુ લાગી, પછી આપણે એક ખેડૂત હતો, એને ભમલી ભરેલી એટલે એનો ઘડો હતો, પાણી હતો, તે રાજાને બહુ તરસ લાગી હતી. રાજાએ વિચાર કર્યો કે આપણે જઈશું એ પાણી પાસે અને આપણે એને 5 ગામ આપશું. એ બધો વિચાર કરેલો, પણ પાસે આવ્યા તો મને ફોડી નાખ્યો માટલો. પછી રાજાએ કહ્યું કે મેં સંકલ્પ કર્યો છે એ પૂરો કરીશ, તને જેમ હોય. પછી 5 ગામ આપ્યા, પાણી ના પાડ્યું તોય. હવે એટલે આવી કે ભગવાન છે એમનું બિરુદ પૂરું કરે, છેલ્લામાં છેલ્લું બધું પ્રયત્ન કરે, પછી ના છૂટકે એટલે ભગવાન પછી જમપુરી જમના દૂતોને સોંપી દે બધું. અને કેવું છે આ લાભ લેવાનો, ભગવાન રાજી કરવાનો, મૂકીને કીચડ કાદોમાં પડે છે. માન ઈર્ષા અદેખાઈ એ કીચડમાં પડે છે. આટલો સારો લાભ ભગવાન કોઈ દિવસ મળેવા નહોતા. ક્યાં કીડીને ક્યાં હાથી, એવું છે. પણ તો ભગવાન મળ્યા અને સામેથી આવ્યા. એ તો કોઈ ભગવાન સંતનો જોગ થાય જ નહીં, કોઈ દિવસ ન થાય. ગમેલા સાધન કરો, ગમે એટલું કરો, આખા બ્રહ્માંડમાં જેટલા સાધનો છે બધા કરી છૂટો, પણ ભગવાન આવે જ નહીં, ભેટો થાય જ નહીં. તે આવ્યા અને આપણા જેવા થયા, આપણે ભેગા પ્રમુખ સાંઈ મહારાજ આવ્યા, યોગી અપાયા, હવે બાળકો સાથે બાળક જેવા થયા અને મોટા સાથે મોટા થયા. જેને જે રીતે ઘટે રીતે કોઈ દેશ બને નહીં. આ બીજા તો નોકરી કરવા જાઓ તો ઇન્ટરવ્યૂ લે, અને જરાક આગું પાછું થાય ન પાસ. અને સ્વામી મને મહારાજ તો ઇન્ટરવ્યૂની કાંઈ નહીં, બધાને ભરતી. પેલા ગારાને એવાને પણ ભરવા છે. ભગવાનની કેટલી દયા છે, પણ આપણે એવા મૂર્ખા હોય કે જે ભગવાન સામે પડે. આવું છે. શુદ્ધ પવિત્ર પણ રહી સત્સંગ કરે, શુદ્ધ પવિત્રપણે રહી સત્સંગ કરે, જો આપણે બધાએ કરવાનું છે. નાના બાળકથી લઈને બધા નિયમ પાળવાનો છે, નિશ્ચય કરવાનો છે. શુદ્ધ પવિત્રપણે રહી સત્સંગ કરે તેનો અણુ જેટલો ગુણ પણ ભગવાન મેરું જેટલું માની લે છે. એટલે આ લોકો પૈસા વૈસાની વાત જ નથી. મહારાજ કહે છે શુદ્ધ પવિત્રપણે રહી સત્સંગ કરે, જે આપણા નિયમ છે એમાં રહે અને કોઈનો અવગુણ ના લે, આ બે કામ કરે. શુદ્ધ પવિત્રપણે રહી સત્સંગ કરે, આ બે, કોઈનો અવગુણ ના લે, બીજાનો મહિમા ગાય અને નિયમ પાળે, આ એવી રીતે વર્તે શુદ્ધ પવિત્રપણે રહેવું કહેવાય. તેનો અણુ જેટલો ગુણ પણ ભગવાન મેરું જેટલું માની લે છે. હવે આવા પુરુષ હોય અને જરાક જ ગુણ હોય અને ભગવાન મેરું જેટલું માની લે છે. ભગવાન એ અનંત ગુણ, ભગવાન એ ગુણ અનંત કલ્પ સુધી ભૂલતા નથી. તેનો અપાર સુખ, તેને અપાર સુખ આપે. પછી આવો હોય શુદ્ધ પવિત્ર પણ સત્સંગ કરે, એનો ભગવાન અણુ જેટલો ગુણ હોય પણ મેરું જેટલું માની લે. પછી ભગવાન ક્યારે ભૂલતા નથી. આપણે તો કોઈ પૈસા આપે લઈએ તો લો આપનારને યાદ રાખવું પડે, લેનારને તો વાંધો નહીં. આપણા એક સત્સંગી હતા ને થોડો, મહેન્દ્રભાઈ શુકલ, એક ભાઈ આવ્યા હતા એને ભરૂચમાં નોકરી હતી તો કોઈ રહેવાનું ઠેકાણું નથી, એટલે મહેન્દ્રભાઈ એને રૂમ કાઢી આપી અને મહિના સુધી પછી જોઈને બીજો ઘર લઈને પોતે વ્યવસ્થા કરી શકે. પણ મહિના પછી એટલે કહું મહેન્દ્રભાઈ કે ભાઈ ખાલી કરો, મારા મધર છે આ રૂમ, એની રૂમ છે નીચે, આવું જવું બાથરૂમમાં આવું જવું સરસ પડે. એટલે કંઈ બોલ્યા નહીં, છ મહિના થઈ ગયા ખાલી કરે જ નહીં. પછી મહેન્દ્રભાઈ બહુ કહ્યું ને થાય કરી લે, હું ખાલી કરવા નથી. બાપની રૂમ હોય એમ વાત કરે, દયા કરી, એટલે ધર્મ કરતા ધાડ પડી. એટલે આ તો આવે છે, ભગવાન તો આપણા, ભગવાન એ ગુણ અનંત કલ્પ સુધી, એક કલ્પ એટલે 8:64, અનંત કલ્પ સુધી ભગવાનને ગુણ ભૂલતા નથી. તો ભગવાન કેટલા દયાળુ, કેટલું બધું આપણું માની લે છે. આપણે આટલું કરવાનું છે, આટલું. ભગવાન તો કેટલું માની લે છે, કેટલું મેરું જેટલું માને, અને પછી અનંત કલ્પ સુધી એ ગુણ ભૂલતા નથી. આવા દયાળુ છે ભગવાન, એને મૂકીને બીજા લફરામાં પડે એ બરાબર ને. જો આ બાળમંડળ, શિશુ મંડળ છેલ્લે છેલ્લે વાત કરી હતી બધી, ભવ્ય વાત કરી હતી સહજાનંદ સ્વામી મહારાજે.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજ મહિમાની વાત કરે છે. મહારાજ કહે છે ભૂટાનમાં શ્રીહરિ કહે મહાત્મા વિના ગુણદોષ આવે છે, અને ગુણદોષ આવે ત્યાં સુધી વિઘ્ન રહેલા છે. ગુણ આવે અને અમહિમાની પણ વાત તમે થાય. આપણે કેવા મહિમાની જ વાતો કરવાની છે. મહિમાની વાતો કરે તો મહારાજ વાત કરે છે. કૌકામાં હરિજનો પ્રત્યે શ્રીહરિએ કહ્યું, મહિમા વિના સત્સંગ સમજાય નહીં. પહેલી જ પ્રથમ સ્તંભ રૂપ્યો અમારા એ મહિમા વિના સત્સંગ સમજાય નહીં. આપણે ગમે એટલું કરીએ, બીજા ગ્રંથો વાંચીએ, તપીએ, બધું કરીએ, પણ મહિમા જો આપણે મહિમા છે નથી એવું નથી, પણ એ ગુણ દોષ રહેલા એટલે ત્યાં બધી સત્સંગની મજા આવે એની. મહિમા વિનાના સાધન વૃથા છે. ખરાશ થઈ ગયા મહિમા વિના. જો આપણને મહિમા છે પણ જે કક્ષાએ શ્રીજી મહારાજ વાત કરે છે એટલો મહિમા નથી આપણને, એટલે સત્સંગ કરવાની મજા આવતી નથી, બરકત આવતી નથી. મહિમાને એના સાધન મેરુ સમાન હોય તો પણ મહિમાયુક્ત અણુ જેટલા સાધન બરાબર થાય નહીં, કેટલો ફેરફાર. એટલે મહિમા જીવનમાં લાવવું આજે આપણે નથી પણ આવશે. એક બાજુ મહિમા મહિમા મહિમા એ બીજી કોઈ વાત ના કરી તો આ મહિમા સિદ્ધ થશે. અને આપણા બધા વાત કરી મહિમા જેટલા મહિમાથી સાધન કર્યા છે એટલે સેવા ભક્તિ બધું જે કંઈ કર્યું મહિમા સાથે, તો એને આપણે સાંભળવાનું મન થાય. આવા મહિમાની વાત થાય તો આપણે કંટાળો આવે. આ બે વર્ગ છે, મહિમા વિનાના હોય એને તો મજા આવે, આવા મહિમાની વાત થાય તો મજા આવે, પણ એ કામનું નથી. ગમે એટલા સાધન કરીએ તો પણ નકામા છે. મહિમા વિના એક જરાક જરાક જ મહિમા હોય પણ તો એને બહુ મોટી પદી પભાડે. હરિભક્તને પરસ્પર હેત ના હોય. જો આપણે આપણી વાત હોય કે આપણને મહિમા ના હોય અથવા કાચો પૂછો મહિમા હોય કે ચાલશે, હવે કોઈને પગે લાગતા હોઈએ અને પછી કોઈ દિવસ ખાલી જાય કે ચાલશે વાંધણી ના, મહિમા પગે લાગ્યા કે ના લાગ્યા એ બરાબર છે એવું બધું મનમાં થાય એ ખૂબ બહુ મોટી ખોટ છે. કરોડો મચ્છર ગરુડ તુલ્ય થઈ શકે નહીં. હરિભક્તને પરસ્પર હેત ના હોય તો સાધન અપાર કરે તો પણ ફળ મળતું નથી. સાધન બધ કેટલા બધા સાધનો કર્યા કરે પણ મહિમાયુક્ત થોડુંક જ હોય તો પણ એ નંબર મારી જાય. અને મહિમા વિના ગમે એટલા સાધન અપાર સાધન કરે, મહિમા વિના અપાર સાધન કરે એટલે જો મહિમા અમૃત છે. એમાં એક ટીપું નાખે તો બધી ભાજી સુધારી નાખે. હરિભક્તને પરસ્પર હેત ના હોય તો સાધન અપાર કરે તો પણ ફળ મળતું નથી. બધું નકામ એટલે મહિમા આપણા મહિમાની વાત આવી જ જોઈએ. મહિમા સહિત જે તમે સાધન કરો તે લેખે લાગે, નહીં તો બધું નકામ. અપ અપાર સાધન કરે તો પણ હરિભક્ત પરસ્પર હિત ના હોય તો સાધન અપાર કરે તો પણ ફળ મળતું નહીં. બીજા અંગ નિરોગી હોય પણ શ્વાસ બંધ થાય તો કોઈ સહાય કરી શકે નહીં, તેમ મહિમા વિનાના સાધન જાણવા. આપણે બીજા બધા અંગ સારા હોય, સાજા કામ કરતા હોય, પણ ગરુડ ઉડાય અહીંયા પ્રોબ્લેમ હોય, બધે ઘણા પ્રોબ્લેમ થાય. તો મહારાજ કહે કે મહિમા વિનાના સાધન એવા જ જાળવા, મહિમા ના હોય. બીજા નિરોગી હોય પણ શ્વાસ બંધ થાય તો કોઈ સહાય કરી શકે નહીં, તેમ મહિમા વિનાના સાધન જાળવા. મહિમા રસ છે અને સાધન કૂચા છે. તો શેરડીમાં આપણે શેરડી પીરીએ અને રસ નીકળે અને પછી બાકી શું રહે? કૂચા. એટલે મહિમા રસ છે અને બીજા સાધન કૂચા છે, તેમ મહિમા વિનાના સાધન જાણવા. મહિમા રસ છે અને સાધન કૂચા છે. કૂચા ઢોરે ખાય નહીં, ગધેડો ખાય નહીં, કૂચા એમાં શું કહો. અને કદાચ ભૂલથી ચાવવા લાગે પણ તૂતું કરી નાખી દે, કાઢી નાખે. તો સાધન મહિમા રસ છે, સાધન કૂચા છે. કેટલી મોટી તફાવત, એ કાંઈ નહીં, સત્વ જ નહીં. તેમ મહિમા વિનાના સાધન જાણ. મહિમા રસ છે અને સાધન કૂચા છે. મહિમા માઇક જીવને ગમે નહીં. તો આપણે તપાસી લેવું, તો મહિમા ગમતું ના હોય, કોઈના વખાણ થાય. અને મહિમા તો એવી રહે, તમે તમારા વખાણ થાય તો ગમે, પણ બીજાના વખાણ થાય તો એ ગમવું જોઈએ. બીજાના વખાણ થાય તો આપણા વખાણ થતા હોય એવા જ, એવું જ ગમવું જોઈએ. તો મહિમા કહે, મહિમા રસેન સાધન. મહિમા માઇક જીવને ગમે નહીં. એટલે આપણે તપ જાતે તપાસ કરી કે તમને મહિમા ગમતો નથી. પોતાનો મહિમા ગાય, બીજાના મહિમા એટલું જ રસ લેવો જોઈએ જેમ તમારો મહિમા ગવાય. ને રસ લે એટલો જ મહિમા તમે બીજાનો એ બનતું નથી. પોતાના મહિમા ગવાય તો, પણ બીજાનો મહિમા ગવાય એ ગમતું નથી. ગુરુ સંતો અને હરિભક્તોના અલ્પ ગુણ હોય તેને મેરુ સમાન કહે. કેટલી મોટી અલ્પ ગુણ હોય એને મેરુ સમાન કહે. અને એને એને ઢગલાબંધ ગુણ ગ્રહણ કરે તો શુદ્ધ મનવારો છે. આપણે જે શુદ્ધ મનવારો એ વાત નથી. આ શુદ્ધ માનવારો શ્રીજી માની વ્યાખ્યા છે. અને આપણે બરાબર છે, તમે આ શુદ્ધ મનવારો છે આ, પણ મહારાજ કે શુદ્ધ મનવારો તો આવા પુરુષ હોય, આવી વ્યક્તિ હોય, એ શુદ્ધ મનવારો કહેવાય. બીજાની તપ કરવા કરતાં પણ સંતના ગુણ ગ્રહણ કરવા તેનું બળ વધારે છે. ટોપમાં ટોપ તપ કરવા કરતાં સંતના ગુણ ગ્રહણ કરવા એ શ્રેષ્ઠ છે. સંતના ગુણ ગ્રહણ કરવા તેનું બળ વધારે છે, એને બળ પણ છે. બીજું તપ ને બધું કરીએ બહુ સારી વાત છે, કરવા જ જોઈએ અને મહારાજની આજ્ઞા છે. પણ તપ કરતા એક દિવસ ઉપવાસ કર્યો, બીજે દિવસે શું બીજે ફરી કરવું પડે? તો અને સંતના ગુણ ગ્રહણ કરવા, એમાં એક ગુણ ગ્રહણ કરે તો ફોલોઅપ થાય અને લાઈન પકડાઈ ગઈ કે ગુણ ગ્રહણ કરવા. પછી એ ગુણ ચાલ્યા કરે. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જૂનાગઢમાં શ્રીહરિએ વર્ણીને વેદ ઋષિની વાત કરી હતી. એ સઘળી વાર્તા મુક્ત મુનિએ યાદ રાખીને ઉત્તમ રૂપને કહી. શું વાત કરી! દેહ અસત છે, દેહ અસત છે, એટલે એમાં કાંઈ માલ નથી. અનાત્મા છે, અત્યંત અપવિત્ર છે. આત્મા વિના દેહના ગુણ જ નથી. જો ગમેલો રાજા હોય, મોટો નગરપતિ હોય, બધું હોય, પણ જીવ ના હોય તો બહાર કાઢો. કોઈ ઊભા ન રહેવા દે, અને જેમ મોડું થાય એમ ગંધાય અને વેરાસર પતાવી દેવી. તો જો કહેવાનું શું કે આ શરીરમાં આત્મા છે એ મુખ્ય છે, એના વિના બધું કાંઈ નથી. જે આત્મા દેહને એક કરી માને છે તેને જ બીજાનો અવગુણ દેખાય છે. તો આપણે બધા ચોર છીએ મહારાજની ભાષામાં. આ તેને જ બીજાનો અવગુણ દેખાય છે. આત્મજ્ઞાન વગર સર્વે મનુષ્યો અંધ છે. આ શરીરમાં જીવ છે એ જ મુદ્દો છે. હવે એ ના હોય તો અંધરો જ કહેવાય ને. આત્મજ્ઞાન વગર સર્વે મનુષ્યો અંધ છે. કોઈ પોતાને આત્મારૂપ કહેવડાવતો હોય, આમ હું આત્મા છું, બ્રહ્મ છું, બધી હતર સો વાત કરે આત્મા, એવી રીતે કોઈ પોતાને આત્મારૂપ કહેવડાવતો હોય અને બીજાના અવગુણ લેતો હોય તો તે આત્મારૂપ નથી. એટલે આપણે મહારાજને ક્યાંથી ક્યાં લઈ જવા છે? આપણે હાવ ખડ્ડું ખાડામાં પડ્યા છે, એથી ઉચકીને મારે ભ્રમરૂપ કરવાની વાત કરે છે તો કેટલી દયા કહેવાય! આપણે જો કેટલા માણસો આયા ગયા, મરી ગયા, ખુવાર થયા, બરબાદ થયા, પણ એ બધું આત્મા વગર બધું ક્રિયા દેખાય છે. આત્મા હોય અંદર તો બધું લેખે લાગે. આપણે હરતા ફરતા હરીએ ફરીએ છે, એકદમ કડક થઈને બીજાને ઠૂસકાળી નાખીએ, એવા વચનો બોલાય, બધું કરે, પણ અંદર આત્મા છે એટલે બધું કરી શકો છો. આત્મા નીકળી જાય તો મરદું. આત્મજ્ઞાન વગર સરે મનુષ્ય અંધ છે. સારમાં સાર જેને આપણે ઓળખતા નથી લાત મારીએ છીએ. કોઈ પોતાને આત્મા કેવડાવતો હોય અને બીજાના અવગુણ લેતો હોય તે આત્મારૂપ નથી. બધી દંફાસ મારે, બધું ગમે જ્ઞાન કરે, પણ જે બીજાને અવગુણ લેતો હોય જાણે એ આત્મા નથી, આત્મારૂપ નથી. બ્રહ્માંડ બ્રહ્મની કે તમે મળ્યા તે બધા દુઃખ મટી ગયા છે. બસ અહીંયા ભગવાનનો મહિમા છે. તમે મળ્યા એટલે આપણે તો ગમે એવા હોઈએ, પણ તો મહારાજ મળ્યા છે એટલે બધી બાજી સાચી પડી છે. એટલે આપણે મોક્ષને માર્ગે ચડી ગયા છે. જે આપણે વિચાર કર્યો, આપણે ક્યાં થતા, ક્યાં શું હતું, અને એમાંથી ભગવાન આપણે ભક્તો, એકાંતિક ભક્તો તૈયાર કરવાના છે. કેટલી કૃપા કહેવાય. આ ઠરીને બેસીને વિચાર કરવા જેવી વાત છે, ભગવાનની કૃપા પણ કેટલી છે. નહીં તો બધું લોલે લોલ ચાલી જતું હોય. બે ઘડી બે મિનિટ પણ વિચાર કરવા જેવી છે આ વાત બધી.

અક્ષરધામ તમે મળ્યા તે બધા દુઃખ પટી ગયા છે. અક્ષરધામ જેવું સુખ બધાને આવે છે એ સત્સંગમાં પ્રગટ દેખાય છે. આ અવસરે મતિ ફરે ને તેજી જાય એ આશ્ચર્ય વાત કહેવાય. આવો અવસર, આવા ભગવાન મળ્યા, આવા સંતો મળ્યા, આ સત્સંગ સમાજ મળ્યો, તો એ નીકળી જાય, નીકળી જાય સત્સંગમાંથી. કેવું કહેવાય, આવો મૂર્ખનો જામ કહેવાય. તો જે આ સત્સંગ છોડવું નહીં, ગમે દુઃખ સુખ આવે તો આ સત્સંગને જરાય પણ અવિશ્વાસ આવે ને સત્સંગમાં, જરાક અવિશ્વાસ આવે તો બધું હુલસુલ બધું બગડી જાય. એટલે સત્સંગ તો પેક બંધ રાખવું, આપણે કોઈને અડવા ના દેવું બધે. સત્સંગ એ સત્સંગ. તમે મળ્યા તે બધા દુઃખ મટી ગયા છે. અક્ષરધામ જેવું સુખ બધાને આવે છે એ સત્સંગમાં પ્રગટ દેખાય છે. આ બધા આપણે લીલા લહેર કરીએ છીએ, કુદાકૂદ કરીએ છીએ, એ ભગવાન પ્રગટ છે, એને આધારે આપણને સુખ આવે છે, બધું મીડું થઈ જાય. આ અવસરે મતિ ફરે ને તેજી જાય એ આશ્ચર્ય વાત કહેવાય. મહારાજ બહુ મુદ્દાની વાત કરે છે. જાય છે તેનામાં દીવ ભાવની ખાધ રહી જાય છે. આ સત્સંગ છોડીને જતો રહે એમાં દીવ ભાવની ખાધ રહે છે. એ ભણા તો બધા દિવ્ય છે, બધા દિવ્ય છે. એવી રીતે તમે મનાય કે ના મનાય તો ભગવાનના વચન છે, બધા દિવ્ય છે, એટલે આપણે માની લેવું. એ તો જેમ આ બધું કોઈ હરે ફરે મોટર ગાડી ફેર એ બધું દેખાય છે, એવી રીતે માના વચન બધા દિવ્ય છે એ મનાઈ જવું જોઈએ. તેમ આ બધો દેહનો વ્યવહાર છે એ મનાય છે, સાચું મને ખોટું છે તો સાચું મનાય છે, અને એ રીતે કરીએ છીએ બધું. તો એમ મહારાજના શબ્દો છે એને મૂર્તિમાન ફેરવી નાખે. ભગવાનના શબ્દો છે, મહારાજ સાચા છે, સાચા બોલા છે, ગુણાતી અંશય સાચા સંતો હરી ભક્તો પણ સાચા છે, એ બધા આવી રીતે દ્રઢપણે માનીને અને આપણે આ ભગવાનના વચનમાં વિશ્વાસ લાવી મારે અને બધી ક્રિયા કરીએ તો સત્સંગ દિવ્ય લાગે. આ અવસરે મતિ ફરે ને તેજી આશીર્વાદ જાય છે તેનામાં દીવ ભાવની ખાધ રહી જાય છે. એ સત્સંગ છોડીને જતા રહે અને બીજા ધક્કા સહન કરે પણ સત્સંગનો ધક્કો વાગે એ ગોર ગોર ફરીને જતો રહે. સત્સંગ શું બગાડ્યું? સત્સંગ તો આપણને સુખી કરવા બધું કરે છે. એમાં જે જે વાત આવે છે, જે બધું આવે છે, એ આપણે સુખી કરવા માટે કરે છે ભગવાન. એ જે સત્સંગ છોડીને જતો રહે છે એમાં દીવ ભાવની ખાધ છે, ખામી છે. જેને દીવ ભાવ રહે છે તે આ સત્સંગમાં ટકી રહે છે. સત્સંગમાં આ દિવ્ય છે તમે માની લે. જેમ મૂર્તિમાન બીજા રોકડા પૈસા આમ તેમ દેખાય છે એમ આ દીવ ભાવ એ
તે માની લેવાનું મહારાજના શબ્દ. જેમ રૂપિયા અંધારામાં ગણે તો ભૂલ ના કરે એવું છે, તેવી રીતે દીવ ભાવ ભૂલ ના કરીએ. બધા દિવ્ય છે એ રીતે મહારાજના વચન માની લેવાય. જાય છે તેનામાં દીવ ભાવની ખાદ રહી જાય છે. જેને દીવ ભાવ રહે છે તે આ સત્સંગમાં ટકી રહે છે. માયિક ભાવ મનુષ્ય ભાવ આવે તો તેની મતિ વિપરીત થઈ જાય છે. બસ આ જેમ બીજા આપણે સત્સંગી ના હોય એને જેવી રીતે જોઈએ છે જોવો છો એ રીતે આપણે આ મનુષ્ય ભાવ આવે આ બધું આવે ત્યારે એવા જ ગણવા. આ બધા સત્સંગી છે બધા એવા જ છે, લલ્લુ છે લઠ્ઠા છે. પણ એવું નથી માય કે સત્સંગી માત્ર સત્સંગમાં પગ મૂક્યો ને ત્યાંથી બધું ફરી ગયું. માટે અલૌકિક દીવ ભાવ રહે એવો સત્સંગ કરો. એમ બધા મૂર્તિમાં પૈસો દેખાય છે એવી રીતે અલૌકિક ભાવ રાખવાની વાત, દીવ ભાવ રાખવાની વાત. માટે અલૌકિક દીવ ભાવ રહે એવો સત્સંગ કરો તો જ તેનો પગ સત્સંગમાં ટકશે. સત્સંગ કઈ રીતે કરવું? બધા અલૌકિક છે, કોઈ મનુષ્ય નથી. એ રીતે સત્સંગ કરવો તો આ સત્સંગ સત્સંગની મજા આવે. સત્સંગ જે ખરેખર ઘણા કહે ને આ સત્સંગ મેં કાંઈ જોયું નહીં, શું જોવાનું? ભગવાન મહારાજના વચન પર વચનમાં વિશ્વાસ ના આવે તો પછી ક્યાં તો સત્સંગને લાયક જ નથી. એટલે આપણે સત્સંગી થયા એટલા બધા ભાવ રાખ. પછી મહારાજ એક સરસ વાત કરે છે જે આપણે બધાએ ધારવી. જે ભક્ત સેવા કરવામાં આળસ રાખે, જે ભક્ત સેવા કરવામાં આળસ રાખે તેના પર શ્રી હરિ ક્યારેય રીસતા નથી. ક્યારેય આરસુ હોય એમ થાય છે, કરીએ છે, શું ઉતાર છે એમાં મહારાજ ક્યારે રીસતા નથી કે રાજી થતા નથી. જેને આળસ ના હોય કે આળસને હટાવીને સેવા કરતો હોય તેના અપાર વખાણ શ્રી હરિ કરતા. જો આપણે લૌકિક ભાષામાં એમ કહે છે કે આરસુ હોય એ મરદા જેવું છે. જેને આળસ ના હોય કે આળસને હટાવીને સેવા કરતો હોય, કદાચ આળસ હોય હટાવીને સેવા કરે એમાં. એટલે આળસુ છે એ અંગ્રેજીમાં કે ડેડ મેન્સ ગ્રેવ લાઈવ, એટલે જીવતા માણસની કબર છે. જે ભક્ત જેને આળસ ના હોય કે આળસને હટાવીને સેવા કરતો હોય તેના અપાર વખાણ શહેરી કરતા. અપાર વખાણ એટલે એ જીવતો જાગતો છે એ બધાને ગમે. જીવતો જાગતો હોય પણ મરદું હોય તો ગમે નહીં. દિન દિન પ્રત્યે અધિક ને અધિક શ્રદ્ધા રાખીને
સંતની સેવા કરે ને તેમાં શુદ્ધ ભાવ રાખે તો શ્રી હરિ પ્રસન્ન થઈ જતા ને સેવા કરનારામાં શુભ ગુણો મૂકતા. મહારાજ ઉપરથી મૂકે, ગમે ત્યાંથી ગુણો હોય એમાં મહારાજ મૂકે એટલે વૃદ્ધિ પામતો જાય. એટલે ટૂંકમાં આરસ ના રાખી અને એમાં ભજન સેવા કરવામાં તો ન જ રાખી. મહારાજ સાવધાની રાખે એટલે આપણે આવી રીતે સેવા ભજન ભક્તિ કરીએ. મારે જેને આળસ ના હોય કે આળસને હટાવીને સેવા કરતો હોય તેના અપાર વખાણ શ્રીજી કરતા હોય. અપાર વખાણ શ્રીજી મહારાજ પોતે વખાણ કરે. કેટલું અત્યારે આપણે કોઈ પણ તમારું વખાણ કરતો, નાનું બાળક પણ તો ત્યાં વખાણ કરે તો તમને ગમે, આમ કોલર ફૂલાવે. તો મહારાજ વખાણ કરતા હોય અને અપાર વખાણ કરતા હોય એવા ગુણધાર ના કરવા. તો જે મહારાજે ચાઈ બતાવી છે એ ચાઈ આપણે અપનાવીએ અને આમ ભજન ભક્તિ સેવા આરસ તજીને આ સેવા કરીએ, ભક્તિ કરીએ. મહારાજ બહુ રાજી, બહુ રાજી થશે. સદાનંદ સ્વામી મહારાજ જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજે પોતે વાત કરી છે, અનંત પુણ્ય હોય ત્યારે સાધુ થાય. પછી વાત કરી કે સાધુ થઈને એક દિવસ પણ રહીને જતો રહે તો કેટલા પુણ્ય હોય. એવી વાત એટલે આ સાધુ થવાની વાત તમને નહીં સમજાય. સાધુ થવાનું ખેલ નથી. હવે શરૂ થશે બધી વિધિ, તપ વ્રત બધું કરવાનું આવશે. પણ આ તો પાર પડ્યા છે, વાંધો નથી, પાકા છે. પણ જ્યારે અમે સાધુ થયા તે વખતે નવયોગેશ્વર એ બધાને દીક્ષા આપવાની હતી. તો આગલે દિવસે બધા કેટલા બધા આમંત્રણ હતા જમવાનું, આમ તેમ બધા. હવે નવજન અને આમંત્રણ કેટલા બધા, ક્યાં કોને ત્યાં જાય એવું બધું થયું. અને પછી બીજે દિવસે હારના ઢગલા થયા. આટલા બધા હાર નવજન કરાય તો ગંજાવર મોટો ઢગલો થયો હારનો. ખબર પડી હાર પહેરાવે ને એટલે બીજા હરિભક્તો એ નવયોગેશ્વરને પહેરાવે અને એનો ઢગલો થયો હારનો. હજારેક હાર હશે પછી. અને બધા કેફને મસ્તીમાં યોગી આપણને કેફ સમાય જ નહીં. એ દિવસ હતો છાતી ફૂલેલી અને ડોલે અને અમારી બાજુ જ જોયા કરે બધું. અને પછી બીજે દિવસે ઘાટકોપર ત્યાં અમારી સ્કૂલ હતી, સંસ્કૃત પાઠશાળા, ત્યાં મોકલી દીધા. અને તે દિવસ ઉપવાસ હતો, કડક કડક સરસ ઉપવાસ હતો. અને આ બાજુ બધું થયું અને ત્યાં એકદમ એકાંતમાં
કોઈ હરિભક્ત કોઈ કોઈ આવે નહીં એવા અમે ખૂણામાં પડ્યા હતા. યોગ્ય હતો જવા. પછી ત્યાં ભણવાનું શરૂ થયું અને બધું સારું ભણ્યા હતા. પણ એકાંતમાં કોઈ હરિભગત, બે હરિભગત આવે, હર્ષદ કાકા અને ના સત્ય અને ભગવાનજી આપણે સોની હરિભાઈ, હા આ બે આવતા મિયા કોઈ ને. અને એવું એક કામ કરે અને અમારે ગોખવાનું સંકટ. મને તો ખબર જ ના પડી બે મહિના સુધી કે આ વ્યાકરણ છે કે બધા મંડી પડ્યા હતા બધી. એટલે સત્યપ્રિય સ્વામી હતા પહેલા, પ્રભુદાસ થઈ ગયા. એમને પપ્પા કહેતા, જાય એનું કંઈ મિષ્ટાન કે કંઈ કંઈ લઈ આવે રોજ સાંજે. પણ કહેવાનું છે કે યોગીઆપા એને બહુ એક યોગીઆપા સાધુ, એમણે સંકલ્પ કરેલો કે આ ગઢડાનો કળશ ચડે તે વખતે મારે 51 સાધુ ભણેલા ગણેલા કરવાના છે. અને પહેલાં તો અમે વિચાર ભલે 51 થાય તો 200 થાય તો અમારે શું લેવા ગયા, પણ અમને જ ભેરગા. અને યોગી આપણ કે થશો હા કો થઈશ બાપા, કઈ કો થઈશ ઓલાને ખબર જ ના પડે શું કો થઈશ. પણ કંઈ બોલો, પણ બોલાવે પછી વાત કરે કે આ સાધુ થવાની વાત છે. પહેલાં તો કેફમાં ભૂલી ગયા કો થઈશ. એકવાર તો એક યુવક કો થઈશ કહે તો બોલો સામે કો થઈશ બાપાને કહે. પણ બહુ મજા આવતી હતી. બાપાએ પપ્પાના મનમાં એકદમ ઠસી ગયું હતું રોવાડે રોવાડે એ આ એકાઉન સાધુ બનાવવાના છે. અમારે 3 વાર લિસ્ટ બદલાયું, લિસ્ટ બન્યું અને એમાં 30 ખરી ગયા. પછી બીજું લિસ્ટ બનાવ્યું એમાં 35 એટલા એટલા. અને પછી ચોથું ત્રીજું લિસ્ટ બનાવ્યું એમાં બધા ભેગા થયા. અને ભેગા થતા બે ખૂટતા હતા એક વાર તો બે જે વડીલ હતા એવું એક વાર લિસ્ટ પૂરું કર્યું. પણ યોગી આપણે તો પહેલાં શું કરે, 3 વખત યોગી આપણે પેલા નીચે જમીનમાં 51 બનાવ્યો અને એની પર રિંગ મારી. કે એકવાર નર્મદા કાંઠે જાડેશ્વર ત્યાં બનાવ્યું હતું, બીજો કળી કનોલ કળી ત્યાં બે પાટા વચ્ચે, રેલના પાટા એની વચ્ચે બાપા બેસી ગયા. હું એકલો હતો. પછી બાપા આમ ગોઠી આમ રમે. પછી 51 લખ્યું અને રિંગ મારી. અને ત્રીજા કરખડી ગામ, કરખડી ત્યાં ત્યાં તો બધાને જોતા હતા. આ ગમે નિશાની કઈ, આ જો આ નિશાની સાધુ થશો સાધુ થશો ગમે. એટલે મજા આવતી. એટલે આવી રીતે હેતપ્રીત, જબરજસ્ત હેતપ્રીત. હેતપ્રીત ના કરે તો કોઈ સાધુ ના થાય. એના મંત્ર આ જ છે.
જબરજસ્ત હિત કર્યું એટલે યોગી હવે તો બધાને અમે ભેગા ફરતા 20-25 યુવકો અને બીજા ગમે ત્યાં સુઈ જાય, કેમ કે એક મોટો હોલ કે એવું કાંઈ નહીં, એ ખૂણા ખૂણામાં બધા હશે. પછી યોગી આપણા સવારે જાય અને અંધારામાં ભાઈ એક એકને શોધે અને બધા ભાઈ 25 જણને ભેગા કરે, 20 જણ હોય, 15 જણ હોય, 5 જણ હોય તો પણ ભેગા કરીને વાતો કરે. સવારનું ગોષ્ઠીએ સાધુ થવાની જ વાત કરે અને અમે વહેલા ઉઠાડે ને જો બાપા એ હાથ ખેંચે એટલે ઓલો જાગે તો આ બાજુ હોઈ જાય, એને ખેંચે આ બાજુ હોઈ જાય, એ બધું એટલે એવું બધું હતું. પણ બાપાને શ્રદ્ધા મારી પડી નથી, તમે સાંભળો ના સાંભળો પણ દીધે જ રાખે છે, ખૂબ વાતો કરે છે અને આવી રીતે બનાવે છે કારણ છે. પણ યોગી આપણા મનમાં બહુ હતું હા સાધુ થવાનું, તે કોઈ સંકલ્પ જ ના કરે કે એવો કાળ હતો, એવો દેશકાળ કોઈ સાધુ સાધુ થાય ને ભાગેડું કહેવાય, ભાગેડું કહેવાય. અને એના સમાજમાં ગમે જ નહીં કોઈને આ સાધુ બનાવે, તે વખતે યોગી આપણે બધું તોડફોડ કરીને સાધુ બનાવીને અને પછી સામે હેત પણ એટલો બધો હેત ના હોય ને તો ટપ્પું બહુ ભારે હતું. કારણ કે પેલા જૂના સાધુ હતા એ ટોન્ટ મારે, કટાક્ષ કરે, આ બધું કરે, આ બધી નવી નવી નવી આવી પૂછડીઓ આવી, ત્યાગની પૂછડીઓ આવી, એ બધું વાત કરે. પણ સ્વામી બાપાને એક બાપાનો પ્રેમ અને બે ત્રણ ચાર સંતો હતા, સંત સ્વામી, સનાતન સ્વામી, આ બધા એ અમારા પક્ષમાં, બાકી બીજા તો કોઈ સમજે ના સમજે થાય સાધુ જતા રહે એવું બધું મનમાં. પણ યોગીવાન પ્રેમથી બધા ટક્યા, પછી આગળ વાત બની, નહીં તો ત્યાગ વૈરા શું ત્યાગ વૈરા, કોઈને ત્યાગ વૈરાગ હતો જ નહીં. પણ એક યોગીઓ એક યોગીઓના પ્રેમથી જ બધા કરતા થઈ ગયા, જે વાત કરે ત્યાગ વૈરાગ બધું આવી ગયું, પણ એમના પ્રેમથી બધું આવ્યું, નહીં તો કંઈ ના આવત. એટલે આવી રીતે દાખલો કરો છે. બાપાને બહુ સંકલ્પ થાય, બાપાએ કહ્યું અને એકવાર ઈશ્વરચંદ સ્વામી વાત કરી

0: એટલે પણ બાપાના સંઘ જોયું. પછી બીજી વાત કરી, 1400 સાધુ બનાવવાના છે, 200 મંદિર મારે, અને પછી બાપા 5000 સાધુ બનાવે, પછી 1,00,000 સાધુ બનાવે છે. એવી રીવા એટલે સાધુ પ્રત્યે, સાધુ માટે બાપાને ખૂબ એ હતું. શાસ્ત્રીમાં મંદિરો કર્યા, મંદિર ચલાવવા માટે સાધુ કર્યા યોગી બાપાએ, એટલે આવું બધું. એટલે એમનું તો ડિવાઇન પ્લાન હોય, આપણને ખબર ના પડે બધું. અને હવે તો સહેજે આવે છે સાધુ થવા. અમને, મને ને ડૉક્ટર સ્વામી હાથ જાળીને અક્ષરદીન પ્રદક્ષિણા પડતા હતા. પાછલી બાજુ જ્યાં મહારાજ સ્વામી ગાય રાસ રમતા હતા ત્યાં ઊભા રહ્યા, અને સ્વામી કે અહીં મોટા મોટા પ્રોફેસર માથા ઘસતા હશે અને અમે ના પાડશું. હવે ના પાડે પ્રોફેસર, ના પાડે સાધુ થવાની. તે વખતે એવું હતું, એક નારાયણ ભગત હતો, કરમસદનો હતો, એ સાધુ થયા તો ગાંડા જેવો હતો. તો સ્વામી કહે કે તમે બીજા દીકરા નથી કે છે, એક નોકરી કરે છે, એક ભણે છે, તો એમાં ન આપો ને, આ ગાંડો કેમ આપે. સ્વામી કહે કે ઓલા ભે તો અમારે ના અપાય. તો સાહેબ હા રૂલાવો તારે ગાંડાને સાધુ બનાવ્યા. અને પછી એક મહિનો થયો, સારો થઈ ગયો અને બાપા લઈ ગયા પાછા. આ ગાંડાની હોસ્પિટલ હોય ને એવું, એવો કાર હતો. તે વખતે યોગી બાપા કહે કે મોટા મોટા પ્રોફેસર માથા ઘસતા આવશે અને મેં સાધુ નહીં બનાવીએ, એ ડિફેક્ટ ખામી હશે તો સાધુ નહીં બનાવીએ. અને આજે આજે દેખાય છે હવે કેટલાને આપણે ના પાડવી પડે છે બધા. પણ હજુ પ્રોફેસર નથી આવશે, એને ના પાડવાની. હજુ ના તો એના સાધુનું તંત્ર મોટું છે. અને ખાસ મહારાજ સ્વામી અને શાસ્ત્રી મહારાજની સંસ્થામાં આ એ સાધુ થાય એને તો વાત જ જુદી. બીજા સાધુ તો ગમે હોય તો આ તો મોક્ષપદ, 101% મોક્ષ મળે. બીજા તો ગેરંટી નહીં, બીજા સાધુ કંઈ થાય આ થાય શું થાય. પણ અહીં તો એને હરિભક્તોને મોક્ષ મળે, બીજા સાધુને તો કંઈ. સાધુ તો મોક્ષ કરનારા, સાધુ વાત કરીને હરિભક્ત મોક્ષ કરાવનારા એવું છે. એટલે આ બહુ મોટી વાત છે, આ ગજબની વાત છે. એટલે આપણે પ્રાપ્તિના કેફમાં રહેવું અને કોઈ આ લોકને રોદડા રડવાની, આ મકાન થયું, આ ના થયું, એટલે કેટલા જન્મોથી બધું આપણે કર્યું છે. અને આ જન્મે તો મોક્ષ બીજી કોઈ વાત નહીં. સદાન સમય અને જો આ ખાસ તો બધું થયું, પણ એમના મા બાપને ધન્યવાદ છે ખરેખર. આજે હૃદયનો કટકો આપવો એના જેવા છે. બીજું બધું પૈસા અપાય, બધું અપાય અપાય, પણ દીકરો ના અપાય. શ્રીજી મહારાજે પણ કહ્યું છે, અમે બધી વાત કરીએ, બીજું બધું આપે અમને, પણ દીકરાની વાત કરીએ ના આપે. ભલ ભલો હોય તો ના આપે. અને આ તો બીજા ઘણા છે, ગામડા ભાઈ સાત જતા
1: એકના એક, આની પહેલા બે થયા, એ પણ એકના એક જ થયા. આપણે એટલાન્ટામાં થયા ને બંને એકના એક, આ બંને એકના એક.
0: એટલે એ તો એકના એક જ છે.

0: એટલે આ બધે મા બાપને ખરેખર અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપવામાં આવે છે. આ કાર્ય ન થાય પછી તમે કર્યું એટલે ખૂબ આશીર્વાદ.
1: જેને ગ્રહ હરિજનો પરસ્પર એકબીજાનું હિત ઈચ્છો, હિત ના ઈચ્છા પણ ના એને બગાડવું, એને હેઠા પાડવું, એનું હીણું દેખાડવું એ મનમાં જ એવું જ હોય. અને જેની સાથે આંટી પડે ખલાસ, એ નહીં કે હું નહીં. ત્યાગીને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છું. જે હરિભક્તનું હિત ઈચ્છે તે સમાન કોઈ હરિભક્ત નથી. તમે બીજાનું હિત ઈચ્છો તે સમાન કોઈ હરિભક્ત નથી. મહારાજ, હવે બીજાનું અહિત ઈચ્છું એમાં શું લાભ છે, એનો ફાયદો શું? પણ રહેવાય જ નહીં. પહેલાં આ જીવદશા છે, આ દરેકમાં પડ્યું છે, આ કમજોરી વીકનેસ આ દૂર કરીને એકબીજાનું હિત છે તે સમાન કોઈ હરિભક્ત નથી. ઈચ્છો આટલી જ વાત છે. જે હરિભક્તનું હિત ઈચ્છે, જે હરિભક્તની હિત ઈચ્છે તે સમાન કોઈ હરિભક્ત નથી. ટોપ મોસ્ટ. હવે બીજું બધું આપણે કરીએ છીએ, બધું ઘણું બધું કરીએ છીએ, સારું છે. પણ આ બેઠા બેઠા કાંઈ એક ઇંચ હલવાનું નહીં, એકદમ હિત છે. બીજાનું હિત છે લહેર પાણી, એ સમાન કોઈ હરિભક્ત નથી. આ કરો કે નહીં કરશો? કાંઈ નથી, એક એક જરાકમાં કેટલો તો રાજીપો થઈ જાય, એકદમ ઢગલા બંધ. અને તમે હિમાલય ચડો ને આ કરો ને વનમાં જાઓ ને જંગલમાં જાઓ ને ઊંધા લટકો ને ભગવાન રાજી ના થાય, આટલામાં જ રાજી થાય. હરિભક્તનું હિત ઈચ્છે સર્વોપરી કહેવાય. હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ન કરવો, આ તો બહુ ખરાબ કહેવાય. હેલ. હરિભક્ત થઈને બીજા હરિભક્તને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ન રાખવો. આ લોકોને સમજ પડે. નો એનમિટી વિથ એનીવન. હરિજન ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈ જઈએ છીએ. હરિજન ઉપર વેર રાખે છે તેને જોઈને અમે ઉદાસ થઈ જઈએ છીએ. ભગવાનને રાજી કરવા કે ઉદાસ કરવા, તો આટલામાં છે બેઠા, કાંઈ હલવાનું નહીં, જ્યાં છે ત્યાં જ હિત ઈચ્છો રાજી થઈ જાય અને વેર રાખો ભગવાન હરિજન ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈ જઈએ છીએ. ભગવાનને ઉદાસ કરવા એવા ક્યારે મળ્યા નથી, એવા ભગવાન જન્મો જન્મ વીતી ગયા, ક્યારે ભગવાન મળ્યા નથી. અને માંડ મળ્યા, ઓલા જે લોટરી લાગે છે ને, અમારા મુંબઈમાં માણેકલાલ શેઠ હતા, એ લોટરી લગાડ જેકપોટ એટલે ટોપ મોસ્ટ ઇનામ હોય. યોગી બાપાએ કહ્યું એક બે વાર કે શેઠ આ તો લગાડશો નહીં, આપણે નહીં લાગે, પણ તો એવું મનમાં થઈ જાય હારો જુગારી બમણો રમ લાગ્યું જ નહીં. એટલે આપણે આ લોટરી તો દરેકને લાગે, એવું એકને લાગે એકને ના લાગે એવું નહીં, ઓલા લાખમાંથી એકને લાગે, આ બધાને લાગે જે આવી આવો વિચાર કરે બધાને લાગે. અને કેટલી સરસ વાત છે, તમે અમેરિકામાં, અહીંયા અમે દેશમાં છીએ, તમે અમેરિકા, પણ આટલું જ વિચાર કરવાનું બધાનું હિત છે, તે સમાન કોઈ હરિભક્ત નથી. અને ભગવાનની પાસે રહેતા હોઈએ અને બીજા બધાનું અહિત છે, કોઈને આમ થાય ને આમ થઈ જાય ને આમ થઈ, ભગવાન ભેગા રહેતા હોય તે ફાર હવે, ફાર ફાર ફાર હવે. અને આ ભાવના હોય ફાર ફાર હવે હોય તો ભગવાનની પાસે આટલું છે. અને હલવા ચલવા નહીં, કોઈ એક્સરસાઇઝ કરવાની નહીં, ઊંચા ઊંચા થવાનું નહીં, કાંઈ નહીં, બેઠા બેઠા. ઇટ્સ એ ગુડ ડીલ. ડીલ લેવાય નહીં, કચરો જો થાય. ફરીથી વાંચે, ત્યાગી અને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું. તમે અમારું હિત ઈચ્છો, અમે તમારું હિત ઈચ્છીએ, ત્યાગી ગ્રહી એકદમ યુનાઇટેડ. આમ તમે ગ્રહસ્થ છો અને અમે ત્યાગી છીએ, ઇટ મેક્સ નો ડિફરન્સ. સમ ભાવના રે, એકબીજાનું હિત છે, ધેટ્સ ધ સ્ટફ. ત્યાગીને ગ્રહી હરિજનોએ પરસો એકબીજાનું હિત છું, જે હરિભક્તનું હિત છે. તમે છો હરિભગત, તમે બીજાને હિત છો, તે સમાન કોઈ હરિભક્ત નથી. શ્રીજી મહારાજ કહે છે ફાઇનલ ઓથોરિટી એના ઉપર કોઈ નથી, એ ભગવાન પૂર્ણ નારાયણ એ વાત કરે છે કે બીજાનું હિત છે એ સમાન કોઈ હરિભક્ત નથી. તો આ પકડી લેવા, છટકવા ના દેવું, આ વાત પકડી રાખવી. હવે આપણે તો બીજું એટલે ગધેડો હોય ને એને એ લાત મારે તો ત્યાં જઈને ઊભો રહે તો શું થાય, લાતો પડે. તેવું છે, ભગવાન કહે છે આટલું બધું દયા કરીને ભગવાનનો મેળ થયો, ક્યારે મેળ થાય નહીં, ક્યાં હતી ને ક્યાં કીડી, આવું છે અને આવો જોગ થયો ને પછી આપણે આડાવરી કરીએ. કોઈ તમારે એમપી આવ્યો હોય, એમપી કે ને સેનેટર, સેનેટર આવ્યો હોય અને તમારે યુ હેવ ટુ અટેન્ડ ધેમ, પણ તમે કોઈને બોલાવો કરો એનું કેટલું અપમાન થાય. એટલે આવો ભગવાન છે, ભગવાન આવ્યા છે, આપણે ખાસ દે અટેન્ડ અસ બરાબર. તાતીને ભગવાન જુએ છે પણ આપણે આમ આમ કરીએ એટલે આ વેરા જરાકમાં છે, બધું કામ થઈ જાય, બધું ઊંચા નીચા નથી થવાનું. જરાકમાં ભગવાન સામાં રાજી, કઈ કઈ બાબતમાં રાજી એ પકડો. બીજું બધું ડૂ ધ બેસ્ટ લીવ ધ રેસ્ટ. આપણે ડૂ ધ બેસ્ટ નહીં કરીએ, આપણે કરીએ જે ખરાબ હોય ને એ જ પકડીએ. આવું થાય પણ ભગવાને દયા કરી. હવે આ દયાનો પાર નથી અને આપણે ચૂકી જઈએ આ જન્મારો, શું કમાયા. હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ના કરવું. હરિજન ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈ ગયા છે. ભગવાન ઉદાસ થાય, હદ થઈ ગઈ. જે સહેજમાં રાજી થાય છે એમને ઉદાસ કરીએ, કેવું ખોટે. અન્ન વસ્ત્ર સન્માન તથા દેહ સુખને માટે અમને ક્યારે ઉદાસી થતી નથી, અમારી પ્રકૃતિ છે. અન્ન વસ્ત્ર ખાન પાન એના માટે અમે, મહારાજ કે અમે ક્યારે ઉદાસી થઈ નથી. મળે ના મળે આ બધું એના ક્યારે ઉદાસ થઈ નથી, આ અમારો અમારી પ્રકૃતિ છે. એટલે મહારાજ હરિભક્ત સાથે હરિભક્ત હરિભક્ત અને ત્યાગી ને હરિભગત બધા એક એક જ ભગવાન છે, એમની ભક્તિ કરો બસ. બીજું બધું તો વ્યવસ્થા છે એટલે આપણે કરવું પડે, પણ એમાં પકડી રાખે, વ્યવસ્થામાં પકડી રાખે અને જે મુદ્દો છે રહી જાય. આવું થાય મહારાજ, જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી. હવે મહારાજ આપણને માપે છે, એ મેજર થસ હાઉ કેવી રીતે. એટલે કાપડ છે એ મીટરમાં મપાય બરાબર, અને પાણી છે એ લીટરમાં વપરાય. અને આપણે ભગવાન આપણને કઈ રીતે માપે છે એ જોઈએ. સત્સંગમાં દાસપણું જોઈને શ્રીહરિજનોને જનોનો સત્સંગ નક્કી કરતા. તમે જેટલો દાસપણું એટલું યુ આર ગ્રેટ. માપે ને દાસપણું, કેટલા દાસ થયા તમે એ ભગવાન રાખે. સત્સંગમાં દાસપણું જોઈને શ્રીહરિજનોનો સત્સંગ નક્કી કરતા. હરિજનોમાં જેટલો દાસભાવ તેટલી તેની સાથે શ્રીહરિ પ્રીતિ રાખતા. ઊંચા નીચા, ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ના ચાલે કોઈ. એક વાર જો નીચા ચાલે તો સબસે ઊંચા હોય, કબીરે કહ્યું આ તો. એટલે સત્સંગમાં આ સ્પિરિચ્યુઅલ ફિલ્ડમાં આ જ છે, સ્પિરિચ્યુઅલ ફિલ્ડમાં આમ નથી. આમ કોઈ પણ જગ્યાએ જે ખરેખર આ સંત હોય, પરોક્ષમાં પણ એની બધી રીતિ તમે જોજો. સત્સંગમાં દાસપણું જોઈને શ્રી હરિજનોનો સત્સંગ નક્કી કરતા, હરિજનોમાં જેટલો દાસભાવ તેટલી તેની સાથે શ્રી હરિ પ્રીતિ રાખતા. લવ શ્રીજી મહારાજ, આઈ લવ યુ, તો આ રીતે, બીજી રીતે નહીં. તમારા ઓલા છંદ પંદ ના ફાવે, તમે જેટલા નમ્ર હો, દાસભાવ હો, એ અંતરથી. ભલે ગલા ઉપર નમ્ર હોય, બોલું શું કહેવાય, નમે નાદાન, હા નમન નમન મેં ભેદ હૈ, ઓર નમે નાદાન એટલે નમવું એની અંદરથી. બેઠો હોય દેખાય નહીં, નમતો હોય એવું દેખાય નહીં, પણ તે નમે. હરિભક્તનો ગુણ હોય, હરિભક્તનો મહિમા સમજતો હોય, એટલે આ સત્સંગમાં આવવું જોઈએ. તમે એવું ના કરતા કે ભગવાન બધું, હી કેર્સ ફોર એવરી વન, એમનું બધું ખબર છે કોને શું જોઈએ. આપણે શું કરીએ, અનંત કોટી બ્રહ્માંડ નાડી સ્વામીના હાથમાં છે, પણ આ ચાર જણની નહીં, એને મારે ઠેકાણે પાડવા પડશે. આવું અજ્ઞાન હોય, શ્રીજી મહારાજ પોતે કહે છે, તે દાસભાવ રાખો, અવગુણ ના લો. આપણે અવગુણ ના લઈએ તો આ સત્સંગમાં મરી જઈએ એવું લાગે, એવું લાગે. ચોરને ચોર તો કહેવું જ પડે. આ બધી જે માન્યતાઓ છે ને, કાઢી નાખવાની, કેન્સલ કરવાની, અને આ જે મહારાજ વાત કરે છે એને પકડવાની. હરિજનોમાં જેટલો દાસભાવ તેટલી તેની સાથે શ્રી પ્રીતિ રાખતા, તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, દોષો ટળે, તેની ચાળ અંતરપણે રાખતા. અને પછી ભગવાન જે દાસભાવ હોય ને, એનો પ્રીતિ રાખતા, જેટલો દાસભાવ એટલે એની પ્રીતિ રાખ. પછી શું કરે, એના અંતરમાં જે દોષ હોય, બીજું બધી હોય, એ બધું કાઢવા પર તાન રાખતા મહારાજ. એને એક જેમ બને એમ જલ્દી શુદ્ધ થાય એવું મહારાજ એને માટે ભાવ રાખતા. આપણે કહીએ અને આવું ના હોય તો ભાવ ના રાખે, મહારાજ આમ કરજો, આમ કરજો, આમ. ભગવાનને ઉલ્લું બનાવવાનો ધંધો ના કરો, ભગવાન બધું જાણે છે. જનોના ઉત્તમ ગુણો જેટલા વધે તેમ જતન કરતા, એટલે જેટલા આપણે જનોના ઉત્તમ ગુણો જેમ વધે એમ ભગવાન રાખતા. કે આપણામાં જે છે એનાથી બે ચાર ડગલા આગળ વધીએ એવું ભગવાન રાખતા, ભગવાન એવી ભાવના રાખતા, અને એવું કરતા, ભાવના રાખતા, એવું કરતા. નિષ્કવટપણું એ તો અમૃત જેવો ગુણ છે. ગુણ માત્રમાં એ ઉત્તમ ગુણ છે, અને કપટ એ વિષ છે. જેનામાં શ્રીહરિ કપટ દેખતા તેનો ત્યાગ કરી દેતા, અને જેનામાં નિષ્કવટપણું દેખતા તેની સાથે અનુરાગ કરતા. એકદમ અનુરાગ, રાગ નહીં, અનુરાગ. ટોપમોસ્ટ લાઇકિંગ, ટોપમોસ્ટ લાઇકિંગ ફોર હિમ, એવું કરતા. સેરંગ

0: श्री स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण हरे स्वाई बात करी जे, कथा करे, कीर्तन करे, वातु करे, पण आ देह हूँ नहीं एम माने नहीं। मूर में अपने असली ज्ञान है, ज्ञान ज्ञान में भेद है। વાત કરી કે જે આ દેહ તે હું એમ માને નહીં, એમ આપણે સત્સંગી બધાને લાગુ પડે છે। આ બધાને આ દેહ તે હું એમ માને નહીં, આ દેહને કજ્યો છે, દેહને લીધે માન ઈર્ષા કપટ છળ દમ બધું આવે। એટલે આ પોતાના આ દેહ માને નહીં, આત્મામાં દે તો કામ થાય। કથા કરે, કીર્તન કરે, વાતો કરે, પણ આ દેહ હું નહીં એમ માને નહીં। માટે આઠે પોર ભજન કરવું છે। કેવું ભજન કરવું? હું દેહ નથી, ને દેહમાં રહ્યો એવો હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, ને વારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે। એટલે ઉપાસનાનું બળે છે, બાકી તો આપણે તો એક કોડી કિંમત ઉપજે નહીં, આપણે માર્કેટમાં મૂક્યા હોય તો। પણ ઉપાસનાનું બળે છે, ઉપાસના આશરો એટલો જબરો છે કે બધું ફરી જાય। ને મારે છે પરમાત્મા પરબ્રહ્મ પુરુષમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે। તે કેવા છે? તો સર અવતારના અવતારી છે। હવે આપણે તો આ કહી જઈએ બધું બકી જઈએ આમ, પણ વિચાર કરીએ તો સર અવતારના અવતારી છે। સર અવતારના અવતારી એને કેટલે કેવા ભગવાન મળ્યા છે આપણે વિચાર માગી લે છે। પણ આપણે એક બે વાર વિચાર કરીએ પછી ઘરેણું થઈ જાય, બધું બોલી જઈએ એટલું જ રહે, પણ જે ખરેખર વિચારીને બોલે તે વાત જુદી। તે સર્વ અવતારન અવતારી છે, સર્વકારણના કારણ છે, કેટલી મોટી પદી છે, ને સર્વ થકી પર છે। તે પ્રગટ આ મને મળ્યા તે છે, આ વાતમાં સાંખ્યને એવું બે આવી ગયા, સાંખ બધું જ્ઞાન બધું ધ્યાન બધું અંદર આવી ગયું। સ્વામા ભગવાન સર્વપરી સર્વ કરતા માટે એમાં બધું બધું જ્ઞાન ધ્યાન બધું આવી ગયું। સ્વામિનારાયણ ભગવાનની જય।
1: અમારો તથા અમારા સંતો હરિજનોનો જે ગુણ કહેશે તેનો અમે તત્કાળ ઉદ્ધાર કરીએ છીએ, ઇન્સ્ટન્ટ। કેટલામાં શું કરવામાં, અમારો તથા અમારા સંતો હરિજનોનો જે ગુણ કહે છે તેનો અમે તત્કાળ ઉદ્ધાર કરીએ છીએ। ગુણ કહેવાનું બીજું કાંઈ નહીં, ઓલી ચોખાની ગુણો નહીં, બધા હરિભક્તો હોય એના રસપરસ મહિમા જ, એમાં જ ગુણ ગવાય। આટલામાં માર્ગ તત્કાળ ઇન્સ્ટન્ટ ઉદ્ધાર કરીએ છીએ, મહારાજ ગુણગ્રાહી અને બધા હરિભક્તો પાસે એ આશા રાખે છે, બધા અંદર અંદર અવગુણને તો હમણાં હશે અમારો તથા અમારા સંતો હરિજનોનો જે ગુણ કહે છે તેનો અમે તત્કાળ ઉદ્ધાર કરીએ છીએ. આ અવસરે અમે એવી ટેક લીધી છે, મહારાજ પૃથ્વી પર પધાર્યા એટલે આ અવસરે અમે એવી ટેક લીધી છે, ભૂમિ પરના જન્માત્રનો ઉદ્ધાર કરવો છે. ભૂમિ પરના જન્માત્રનો ઉદ્ધાર કરવો છે. પરંતુ જે જન અમારા સંતો હરિજનોનો અવગુણ કહે છે ને બીજાની પાસેથી સાંભળે તો તેનો ઉદ્ધાર ક્યારે થતો નથી. મહારાજ પૃથ્વી પર આવ્યા જન માત્ર ઓલ વર્લ્ડ આખી પૃથ્વી બધાનો ઉદ્ધાર કરો છે. પણ મહારાજ કહે કે હરિભક્તો હોય બહારના નહીં, હરિભક્ત પણ જે અવગુણ કહે છે સંતોરીઓનો અવગુણ કહે છે ને બીજા પાસેથી સાંભળે છે, કદાચ લેતો ના પણ બીજા સાંભળે ખરો, મજા આવે ચટપટ અવગુણ છે ને બહુ મજા આવે ચટપટ ચને જોર ગરમ. ત્યાં વાત થતી હતી કેચ કરી લેટર અને ગુણ અહીંયા ગવાતા હતા. મોક્ષ થાય અને મોક્ષ ના થાય એ બંને વાત જેમ છે તેમ તમને પ્રગટ કહીશ. મોક્ષ થાય ને ના થાય એની વાત મહારાજે કહી દીધી કે ગુણ ગાય સંતોરી ભક્તોના તો મોક્ષ, ને ના ગાય તો મોક્ષ નહીં. આટલી વાત અંતરમાં દ્રઢ કહીને રાખજો, આ મારી આજ્ઞા છે. આટલું સહેલું છે, એકદમ ઇઝી બટર જેલી જેમ. પણ ના ગવાય કોણ જાણે, આ જીવ દશા છે મારે. અવગુણ જોઈએ જીવ દશા અને ગુણ ગાય બ્રહ્મની સ્થિતિ, આટલામાં છે મોક્ષ અને મોક્ષ નહીં. આવું છે તો આમાં શું કરવું આપણે? સહેલું છે પણ ચોરીને ચીકણું કરે આપણે, લોટ બાંધતો ઓલો લોટ બાંધતા હતા પીઝાના, પીઝાના લોટ ચોઈ ચીકણું કરે. આટલી વાત તંત્રમાં ધડ કહીને રાખજો, આ અમારી આજ્ઞા છે. ધડ કહીને રાખજો, એકદમ બરાબર પેક કરીને રાખજો, આ અમારી આજ્ઞા. શું બસ આટલું જ કહીને, અમારી આજ્ઞા છે પેક કરીને રાખજો, લીક ના થવા દેજો, બસ આમ દ્રઢ કહીને રાખજો. જ્યાં સુધી મનુષ્યભાવ નથી આવતો ત્યાં સુધી સૌ પ્રત્યે સૌનો પરમ ભાવ વર્તે છે. જે આપણે અવગુણ નથી આવ્યો એટલે એકબીજાને મળીએ કરીએ તમારી બધાને પરમ ભાવ રહે છે, દીવ ભાવ રહે છે, આમ આનંદાનંદ રહે છે. આ પરમ ભાવ છે તે મોક્ષનું દ્વાર ખોલી આપે છે. આ પરમ ભાવ એટલે આપણે એક બીજા પ્રત્યે દીવભાવ રહે, સદભાવ રહે, ગમે આપણને, એ આટલું જ, આટલામાં મોક્ષ થઈ જાય. આ પરમ ભાવ છે તે મોક્ષનું દ્વાર ખોલી આપે છે. મર્જ ભાવ આવ્યો તો જાણું કે મોક્ષ દ્વાર બંધ થયું ને તમનું દ્વાર ખુલ્યું. અંધારું તમ, અંધારામાં ઘોર અંધારું હોય ત્યાં દોડો કરો, એકબીજા અથડાય પડે, બધું ચેમ્પિયન હોય તો અથડાય પડે, આવું છે. એટલે જ્યાં સુધી મર્જભાવ નથી આવતો ત્યાં સુધી સૌ પ્રત્યે સૌને પરમ ભાવ વર્તે છે. આ પરમ ભાવ છે તે મોક્ષનું દ્વાર ખોલી આપે છે. આ પરમ ભાવ એટલે દીવભાવ. બધા એક હરિભક્તો માટે કોઈ ખાંચ ખોપર નહીં હોય, આમ બધું ગુણગાન ગાય પણ આમ કરે આમ કરે, એ કોઈ વસ્તુ ના લાવી. મનુષ્ય ભાવ આવ્યો તો જાણવું કે મોક્ષ દ્વાર બંધ થયું ને તમનું દ્વાર ખુલ્લું. અંધકાર, અંધકારમાં કાંઈ સૂજે જ નહીં, અથડાયા કરે એમની. મનુષ્ય ભાવ આવ્યો એટલા બધા હરિભક્તો છે, સામાન્ય છે, આવું છે એ બધું. જેને નિષ્ઠા થઈ મહારાજ સ્વામીની એને પગે લાગુ, એને ચરણની રજ માથે ચડાવી, મહારાજ સ્વામી નિષ્ઠા. એ બધા એના બીજા બધાની વાત હવે નથી કરતા, પણ આ મહારાજ સ્વામીને નિષ્ઠા થઈ અને પ્રમુખ સાહેબ મહારાજ યોગીઓ પર નિષ્ઠા થઈ, બસ એના માટે બહુ સાવધાની રહેવી પડે. મહારાજ પોતે જ કહે છે કે એવા સંત હોય એને દુઃખ થતા તો અમે દુઃખી થઈએ છીએ, બીજા ભીવડાવીએની અને મારાની ચરણ જ માથે ચડે. મહારાજ સંતની રજ માથે ચડે તો આપણે આ હરિભક્તોને ચરણ માથે ના ચડાવી અને બદલે કુસ્તી કરે. એક ભક્ત બીજા ભક્ત પ્રત્યે જેટલો સુરત થયો તેટલો તે અમારો પ્રાણ થયો. માટે ભક્તોએ પરસ્પર સુરત ભાવ રાખવો, પરસ્પર એકબીજા, એક બાજુ નહીં. મુંબઈમાં બાપા હતા, યોગી બાપા, કથા કરતા હતા. એ ખરી વખત ઊભા થયા, બાપા તમે સાચું કહો છો. બાપા કહે શું? કે આ કોઈ સુરત ભાવ રાખતો નથી. બાપા કે બેહી જાઓ બેહી જાઓ. બાપા કહે તે અડધો રોટલો મળે છે. હા બાપા, એમ અડધામાંથી અડધું આપવું એ સુરત ભાવ, અડધામાંથી અડધું આપવું એ સુરત ભાવ, અડધાને આખો કરવો એ સુરત ભાવ નહીં. એટલે બીજા પાસે અપેક્ષા રાખી સુરત ભાવ સ્તંભા બધે એની, તમારે શું કરવું, તમે કેવા વિચારો કરવા, કેવું બોલવું, કેવું વર્તવું, કેવી રીતે આ કરું તો ઓલાને તમારા માટે સંપ જાગે. અને આપણે આમ બીજા પાસે ડિમાન્ડ કરીએ એ સુરવા નથી રાખતો, હું શું કામ રાખું, એ નમતો નથી, હું શું કામ નમું, એ નમે નહીં તો આપણે નમવાનું, એ સત્સંગની રીત છે. અને તમે આપણે હરિભક્તો ઘણા જોયા છે, અમે એ રીતે વર્તે છે, શાંત રહે છે. ધોલ મારી જાય તો શાંત રહે. પાર્કિંગમાં ઘણું થાય બધું, પણ અમે પરસ્પર અરુચિ દંભ રહે તેને શત્રુ માનીએ છીએ. પરસ્પર અરુચિ ને દંભ રહે ને શત્રુ માનીએ છીએ. દંભ તો મારે ગમતું જ નથી, હોય એટલું કરું, જાજુ દેખાડું નહીં. જે સર્વોપરી હરિભક્ત છે તેની આ સુરીત છે. તે કઈ ખરેખરો હરિભક્ત હોય, ખરેખરો સર્વોપરી હરિભક્ત હોય એની સુરીત કઈ, કે એના બધા નમ્ર ભાવ હોય, સુરત ભાવ હોય, સંપ હોય, એ બધા ગુણો હોય, નિર્દોષ બુદ્ધિ, આ બધા હોય ગુણો હોય, એ સર્વોપરી હરિભક્ત કહેવાય. અને એની મારે કે સર્વોપરી હરિભક્તની શું રીત કઈ, એને કઈ રીતે વર્તું, એ વાત કરી અમે. ભગવાન અને ભગવાનના ભક્તો સંતોમાં અધિક ભાવ રાખવો. ભગવાન ને ભગવાનના સંતો હરિભક્તોમાં અધિક ભાવ રાખવો. અમે જે જે નિયમ કયા છે તેમાં તત્પર રહેતા હોય ત્યાં સુધી તેનો અભાવ ન લેવો. અને નિયમ પાડતો હોય એનો અભાવ લેવો જ નહીં. પછી મારે કે નિયમ ભંગ કરે તો તેનો ભાવ ના દેવો. વખાણી ખીચડી દાંતે વર્ગે, એટલે કોઈ નિયમ લોપ કરતો હોય અને એને આપણે સાથ આપીએ તો મારે કે ભાવ ના, પણ તેનો ભાવ તો લેવો જ નહીં. એ મારી વાત કરે, કોઈ પણ હોય નિયમ ભંગ કરતો હોય તો કદાચ આપણે એને સાથ ના આપવો, પણ અભાવ તો લેવો જ નહીં. જુદી કેટેગરીમાં આવી ગયો. ઉપાસના નિષ્ઠાવાળો છે અને પેલી બધું તો થાય તો એ પ્રાયશ્ચિત કરે, આ કરે, પણ અભાવ તો લેવો જ નહીં. એટલે આ સત્સંગમાં ગુણ ગ્રહણ જ એ કયા વાત આપણે રહે છે સહેદાન સાંઈ મહારાજ.

આવ્યાક્ષર ધામથી અવનિમાં ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમયી કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત નમો સર્વાવતારી હરી શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપાતણુ પાત્રશો ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જછો નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જવંદુ અહો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. ગઈકાલથી આપણે વાત સમજીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામીએ એમ વાત કરી કે ભગવાન તો 30 વર્ષ સત્સંગમાં રહ્યા ને હવે સાધુરૂપે 10-20 પેઢી રહેશે, એટલે કે ગુણાતીત સત્પુરુષ દ્વારા ભગવાન સ્વામિનારાયણ આજે પૃથ્વી ઉપર પ્રગટ છે. અને એ દ્રષ્ટિકોણથી શ્રીજી મહારાજના બાળપણથી લઈને આપણે સ્વામીશ્રીના ચરિત્ર પણ એવા જ છે એવું જ એમની વિચારધારા, વર્તન અને વાણીમાં સામ્યતા આપણને દેખાય છે એ વાત આપણે સમજતા હતા. અને એમાં જે કારણીનું 6ઠું વચનામૃત છે કે શ્રીજી મહારાજે વાત કરી કે અમે તો આ દેહ છે એ હરિભક્તો એટલે કે આ સત્સંગને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે, એમ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પણ પોતાનો દેહ આ સત્સંગને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે એ આપણને તાદ્રશ દેખાય છે. આપણે સૌ એના સાક્ષી છીએ કે સ્વામીશ્રીએ પોતાની 84 વર્ષનું આ જીવન એ સંપૂર્ણપણે આ સત્સંગને અર્થે ઘસી નાખ્યું છે. એ બધી વાતો આપણે ગઈકાલે સમજતા હતા કે કેવી રીતે હરિભક્તોના વ્યવહારમાં મહારાજે રસ લીધો છે અને આજે કેવી રીતે સ્વામીશ્રી લે છે. ભક્ત વત્સલપણામાં આપણે એ પણ સમજ્યા હતા કે જેમ મહારાજ અનેક રીતે ભક્તોને વ્યવહારિક અનુકૂળતા કરી આપવા માટે પોતે ઘસારો વેઠતા, એમ સ્વામીશ્રી પણ હરિભક્તોને વ્યવહારિક અનુકૂળતા કરી આપવા માટે પોતે પણ સર્વ પ્રકારે ઘસારો વેઠે છે. એવી જ રીતે જે મહારાજ દરેક પ્રકારની વ્યવહારિક ધ્યાન મહારાજ દરેક પ્રકારનું રાખતા હરિભક્તોનું, એમ સ્વામીશ્રી પણ રાખે છે. એનું કારણ આપણે સમજ્યા હતા કે સ્વામીશ્રીએ પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સને ઉત્તર આપેલો કે હરિભક્તોને કંઈક વ્યવહારિક અનુકૂળતા થઈ જાય, એમને સુંદર માર્ગદર્શન કે આશ્વાસન મળી જાય, એમને આશીર્વાદ મળી જાય, એને લઈને એનું વ્યવહારિક કાર્ય જો ઉકેલી જાય તો એમને વધારે સારી રીતે ભગવાન ભજવાની અનુકૂળતા આવે, એ હેતુથી અમે એમની સાથે આ બધા કાર્યોમાં રહીએ છીએ. એટલે શ્રીજી મહારાજના વખતથી આપણા સંપ્રદાયની આ પ્રણાલિકા છે અને આજે પણ સ્વામીશ્રીના જીવનમાં આપણને જોવા મળે છે. અને ઘણા બધા કુટુંબો તો આજે સત્સંગમાં એવા છે કે જે તન મન ધન સર્વ પ્રકારે ન્યોછાવર છે, તો એ કુટુંબના જાણે વડીલ સ્વામીશ્રી પોતે જ હોય, એ કુટુંબમાં દરેક નાના મોટા નિર્ણય સ્વામીશ્રી જ લેતા હોય. બાળક જન્મે તેનું નામ પાડવાથી માંડીને કોઈ વડીલોની નાની મોટી મુશ્કેલીઓ હોય અથવા તો કુટુંબમાં એકદમ કંઈક ખાનગી કદાચ એવો પ્રશ્ન હોય તો પણ બધા જ નિર્ણયો એ પ્રમુખ સ્વામી મહારાજ જ લે છે. ઘણા કુટુંબો તો એવા છે એમાં એકદમ આઉટરાઇટ સ્વામીશ્રી નિર્ણય આપી દેતા હોય છે, ઘણી વખત એમની ગેરહાજરીમાં પણ, કારણ કે સ્વામીશ્રીને એવો વિશ્વાસ છે કે આ કુટુંબમાં નાના મોટા ભાઈ ભાઈ બધા જ એમને ભગવાન સ્વામિનારાયણની ભક્તિ છે અને પોતાના પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે એમનું કયું બધું જ માનશે. તો મહારાજને પણ ઘણા બધા કુટુંબો વિશે એવો વિશ્વાસ હતો અને આજે સ્વામીશ્રીને પણ ઘણા બધા કુટુંબો વિશે એવો વિશ્વાસ છે, એ એમનું ભક્ત વત્સલ પ્રણાનું પ્રતિબિંબ છે.
શ્રીજી મહારાજ એક વખત ત્યાં મચ્છિયાઓ ગામે બિરાજમાન હતા. સાયમ સભા પૂરી થઈ એટલે મહારાજ કંઈક આમ વિચારમાં ઊંડા ઉતરી ગયા. એટલે હરિભક્તોએ બધા વ્યક્તિગત દર્શન કરી અને ત્યાંથી વિદાય લેતા હતા. એમાંના રોજકાના કાકાભાઈ, પૂંજાભાઈ, વડીલ બાય હરિભક્ત જીજીબાઈ, એ બધાએ જોયું કે મહારાજ તો કોઈ વિચારમાં ઊંડા ઉતરી ગયા. એટલે મહારાજ પાસે જઈને વાત કરી કે મહારાજ ચાલો જમવા નથી આવો. મહારાજ કે જમવું છે પણ અમને જરા મનમાં એક વિચાર રહે છે. ત્યારે વડીલ વૃદ્ધ બાય હરિભક્ત જીજીબાઈ, એમની ઉંમર લગભગ 85 વર્ષની હતી, એમણે મહારાજને પૂછ્યું કે મહારાજ શું વિચાર છે. ત્યારે મહારાજે કહ્યું કે આપણને આ 95ના ઝીણાભાઈએ ઘણા વખતથી વાત કરી રાખી છે કે એમના દીકરીની લગ્ન કરી ઉંમર થઈ ગઈ છે અને કોઈ સારું પાત્ર મળે તો તમે જોજો એમ આપણને કહ્યું છે. તો મને એમ થાય છે કે આ ઝીણાભાઈના દીકરીનું લગ્ન એ આપણે આ હાલાજીના દીકરા સાથે કરીએ તો કેમ. મહારાજે આ વાત મૂકી એટલે ત્રણેય સામે વડીલ હરિભક્તો એ જરા ઊંડા ઉતરી ગયા. એટલે મહારાજ કે મેં એટલે જ વાત કરી છે કે તમારો કંઈ અભિપ્રાય હોય ને કંઈ વાત હોય તો મને કહો. ત્યારે આ જીજીબાઈ જે વૃદ્ધ બાય હરિભક્ત એને કહ્યું કે મહારાજ આપને મનમાં વિચાર આવ્યો છે એટલે અમને બીજી શંકા તો કંઈ છે નહીં, પણ આપ જ્યારે પૂછો છો ત્યારે એટલું કહેવાનું મન થાય છે કે 95ના દરબાર ઝીણાભાઈ તો ગરાસિયા દરબાર કહેવાય અને જૂનાગઢ નવાબ સાહેબની કચેરીમાં એમની ખુરશી છે. એટલે એટલું મોટું ઘર એની દીકરી એ આવા સામાન્ય ઘરમાં જાય નહીં, અમારા દરબારોમાં બહુ હીણું દેખાય. અને જ્યારે હાલાજી તો કાઠી દરબાર છે એટલે ગરાસિયાની દીકરી કાઠીના ઘરમાં જાય નહીં. મહારાજ કે એ વિચાર તો અમને પણ આવેલો પણ છતાં અમારી ઈચ્છા છે જો થાય તો બહુ સારું ને બંને જણા ખૂબ સુખી રહેશે. એટલે તરત કાકાભાઈ અને પૂંજાભાઈ હાથ જોડીને મહારાજને કહ્યું કે મહારાજ તો બરોબર છે, આ વિચાર આપને આવી ગયો હોય અને છતાં આપનો આગ્રહ હોય તો પછી ખૂબ સારું છે. મહારાજ એમ કરો તમે ત્રણેય જણા એ ઝીણાભાઈને જઈને વાત કરો. એટલે ત્રણેય જણા ઝીણાભાઈ પાસે પહોંચ્યા અને એમને વાત કરી કે મહારાજની આવી ઈચ્છા છે ને અમને મોકલ્યા છે. ત્યારે ઝીણાભાઈએ થોડોક આમ વિચાર આવ્યો ને પછી એમ થયું કે ભલે મહારાજની ઈચ્છા હોય તો અમે રાજી છીએ. ત્રણેય જણા આવીને મહારાજને વાત કરી. એટલે મહારાજ કે એમ કરો હવે ઝીણાભાઈની દીકરીને જઈને તમે પૂછો. એટલે ઝીણાભાઈની દીકરી પાસે જીજીબાઈ જે બાય હરિભક્ત હતા એણે જઈને કહ્યું કે બેટા તારા લગ્ન છે એ મહારાજ હાલાજીના દીકરા સાથે ગોઠવે છે. ત્યારે ઝીણાભાઈની દીકરીએ કહ્યું કે મેં તો એ છોકરાને કોઈ દિવસ જોયો નથી, પણ છતાં જો મહારાજની ઈચ્છા હોય ને મહારાજ નિર્ણય લેતા હોય મારા જીવન વિશે તો મને સંપૂર્ણપણે માન્ય છે, તમે મહારાજને હા પાડી દેજો. એ પાછા આવે એટલે મહારાજે ત્રણેયને કહ્યું કે હવે તમે હાલાજી અને દીકરા જઈને મળી આવો કે મહારાજ આવી રીતે લગ્ન ગોઠવે છે, તમને પસંદ છે? એટલે આ બાજુ મોકલ્યા. તો હાલાજી અને દીકરા બંને રાત્રે ઘરે હતા અને હરિભક્તો આવે અને વાત કરી તો કે અમે તો બહુ રાજી, મહારાજની જેમ ઈચ્છા હોય એમ. ત્યારે મહારાજે કહી રાખેલું કે બંને દીકરા દીકરીને એકબીજાને જોવા હોય તો જોઈ લે અને મળી લે. ત્યારે બંને જણાએ કહેવડાયું કે અમારે કંઈ જ જોવાની જરૂર નથી, મળવાની જરૂર નથી, જો આપના હૃદયમાં વિચાર આવ્યા હોય આપ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, અમે રાજી જ છીએ. મહારાજને આ સમાચાર મળ્યા, આ બાજુ મહારાજે થાળ જમી લીધેલો. મહારાજ કે કાલ સવારે જ આપણે સભાપત એટલે બંનેનું ત્યાં જ વેવિશાળ ગોઠવીએ. અને ત્યાં જ સભા મંડપમાં જ બંનેનું વેવિશાળ ગોઠવ્યું ત્યારે તો બંને એકબીજાને જોયા કે આ આપણે બે ભેગું રહેવાનું એમ. ત્યાં સુધી બંનેને ખબર જ નહીં, પણ એટલો બધો અતૂટ વિશ્વાસ મહારાજ પ્રત્યે અને મહારાજના આદેશ પ્રત્યે કે ભલે જેમ મહારાજની ઈચ્છા હોય એમ અમે રાજી છીએ. અને મહારાજ પોતે ખૂબ રાજી થયા. અને મહારાજે જોકે તો ગોળ ને ધાણા ને એ બધું તો રાત્રે જ મીઠું મોઢું કરાવી દીધેલું. બીજી દિવસે સવારે મહારાજે પૂંજાભાઈને પૂછ્યું કે તમારા દરબારોમાં શું વિધિ હોય વેવિશાળની. ત્યારે એણે કહ્યું કે અમારે તો શેલણ બનાવે. મહારાજ કે તો તૈયાર કરાવો, ઘી અમે પીરસીશું. અને બધા જ્યારે સભા પછી જમવા બેઠા મહારાજ ઘીની વાળી લઈને જાતે નીકળ્યા અને બધા તો પેલા તાસ જેવા મોટું વાસણ હોય એમાં ભાત હોય અને પછી ઉપરથી ઘી પીરસાય, ગોળ હોય, પણ એ ઘી ગોળમાં એ ભાત તરે એટલું બધું ઘી પીરસાતું હોય, એ શેલણ કહેવાય. દરબારો જ જમી શકે, આપણાથી તો જમાય જ નહીં તો કાલથી પારણ પૂરી થઈ જાય, પચાવી ના શકીએ આપણે. એટલે પછી બધા ખુશ થઈ ગયા, આમ તાંસરી મોઢે માંડી માંડીને પીવા લાગ્યા. પણ મહારાજ જે ઘી પીરસે તો એક તાંસમાંથી બીજે તાંસ તરફ આમ વાઢી લઈ જાય તો મહારાજ આમ વાસણ ઊંચું ના કરે અને વચ્ચે આમ ઘી ઢોળાય. બે થાળી વચ્ચે પંગતમાં બેઠા હોય તો સહેજે અંતર તો થોડું હોય, 1.2 ફૂટ જેટલું ઘી જમીન ઉપર ઢોળાય. ત્યારે કોઈએ મહારાજને કહ્યું કે મહારાજ આ પીરસો છો પણ આ ઘી તો ઘણું નીચે ઢોળાય છે.
મહારાજ કે આ વ્યવિશાળનો પ્રસંગ છે ને બહુ આનંદનો કહેવાય, અને અમને બહુ આનંદ છે કે બંને જણાએ અમારી આજ્ઞા પાડી છે એટલે અમારે આનંદમાં આ બધું ઘી જાય છે. અને આનંદમાં મહારાજ એ રીતે ઘી પીરસ્યું, પણ મહારાજ બહુ રાજી થયા અને બંને જણાને આશીર્વાદ આપ્યા કે તમારી પેઢીઓમાં યુગો સુધી સત્સંગ રહેશે અને તમારી પેઢીઓમાં જે જે અમારી ભક્તિ કરશે એ તમામને અમે અક્ષરધામમાં લઈ જશું, એમ કહીને ખૂબ સુંદર મહારાજે બંનેને આશીર્વાદ આપ્યા. તો આવી રીતે ઘણી વખત ઘણા કુટુંબોમાં ઘણા બધા વ્યવહારિક નિર્ણયો મહારાજ આમ સહેજે લઈ લેતા, કારણ કે એ બધા જ કુટુંબોમાં શ્રીજી મહારાજને વિશ્વાસ હતો કે મારું કયું એ બધા કરશે. એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ આજે અત્યંત વિશ્વાસ છે ઘણા બધા કુટુંબો વિશે કે સહેજે આમ નિર્ણય લઈ લે. ત્યાં મુંબઈમાં આપણા હરિભક્ત છે સાધુરામભાઈ, એમના દીકરા માર્કંડભાઈ અને યોગેશભાઈ, માર્કંડભાઈના બે દીકરીઓ એટલે માર્કંડભાઈ અને સાધુરામભાઈ બંને બાપાને કહી રાખેલું કે સ્વામી કે બંને દીકરીએ માસ્ટર્સ પૂરું કર્યું છે, હવે બંનેના લગ્નની ઉંમર થઈ છે તો કોઈ યોગ્ય સત્સંગી યુવક હોય તો આપ બતાવજો. અને બંનેને એકદમ દ્રઢ સત્સંગ છે એટલે માંગા તો ઘણે બધા ઠેકાણેથી આવે છે સારા, પણ બંને જણા ના પાડે છે કે જો રવિ સભામાં ન જઈ શકીએ, સત્સંગ શિક્ષણ પરીક્ષા ના આપી શકીએ, કાર્યકર તરીકે સત્સંગની સેવા ન કરી શકીએ, પ્રસંગે ટાણે ઉત્સવ સમયમાં દેશ પરદેશમાં લાભ ન લઈ શકીએ, તો પછી એ બધું લગ્ન જીવન કે સાંસારિક જીવન સાવ ધૂળ છે. એટલે એવો કોઈ સત્સંગી યુવક હોય તો આપ કહેજો. સ્વામીના મનમાં પણ હતું, પણ હવે એ કુટુંબ તો આટલું બધું એકદમ બહુ ઊંચું ઘર કહેવાય અને બધી રીતે ધનાઢ્ય કહેવાય અને મલ્ટી કરોડ બિઝનેસ બધા, એટલે એના યોગ્ય આવો ચુસ્ત સત્સંગી યુવક શોધવા એ ઘણી વખત આમ અઘરું થઈ જાય. અને નિયમ ધર્મ પણ એકદમ દ્રઢ, હવે આ તો બહાર પાણી પણ ન પીવે એ કક્ષાનો સત્સંગી યુવક બધી રીતે લૌકિક અને સત્સંગની દ્રષ્ટિએ શોધવો, એ સહેજે સ્વામીના મનમાં પણ હતું. અને જ્યારે જ્યારે માર્કંડભાઈ કે યોગેશભાઈ કે સાધુરામભાઈ સ્વામીને મળે ત્યારે વાત કરતા, એક દોઢ વર્ષ વીતી ગયું હશે, સ્વામી એક વખત મુંબઈમાં હતા અને રાત્રે સ્વામીશ્રી જમી રહ્યા અને પછી વ્યક્તિગત મુલાકાતો પૂરી થઈને સ્વામી ઊભા થઈને અંદરની રૂમમાં જતા હતા, ત્યાં ખૂણામાં આપણે એક યુવક છે કેદાર ઠક્કર, એને સ્વામીએ જોયો. એટલે સ્વામી કે કેદાર અહીંયા આવ, એટલે નજીક આવ્યો. સ્વામી કે શું કરસ તું? કે સ્વામી મેં ભણી લીધું. સ્વામી કે તું શું ભણ્યો? તો કે કમ્પ્યુટર એન્જિનિયરિંગનું. એટલે સ્વામીને કે કમ્પ્યુટર એન્જિનિયર કે કમ્પ્યુટર એપ્લાયન્સીસ કે કમ્પ્યુટર સાયન્સ કે તેમને એક પેટર્ન શબ્દ છે. સ્વામી કે તને કમ્પ્યુટરનું બધું તે ભણી લીધું? તો કે હા. સ્વામી એકલો આગલો જ શબ્દ વાપરે છે, પાછળ એન્જિનિયરિંગ કે એપ્લાયન્સીસ કે ડિઝાઇન કે કાંઈ જ નહીં. એ કે સાંઈ કે તે કમ્પ્યુટરનું બધું ભણી લીધું? તો કે હા બાપા મેં બધું ભણી લીધું. સાંઈ કે હવે તારે શું કરવાનું છે? કે સાંઈ મારે અમેરિકા જવાનું છે, મારે H1 આવે એમ છે કે બે કે ત્રણ કંપની સાથે વાત ચાલે છે ને હું ત્યાં જઈશ. સાંઈ કે ક્યારે જવાનું છે? તો કે હવે નક્કી થાય પણ 2-2 મહિનામાં કદાચ જવાનું થશે. સાંઈ કે તાર લગ્ન થઈ ગયા બાકી છે? એટલે કેદાર કે સ્વામી મારા લગ્ન ક્યાં થયા છે? મારા લગ્ન થયા તમને ખબર ના હોય? મારા નથી થયા. સ્વામી કે પછી એમની આમ ટિપિકલ જે સ્વામીની આમ સ્ટાઇલ છે, અમુક અગત્યની વાત કે ઇન્ફોર્મેશન જોતી હોય તો એમનું મોઢું નાક બંને ઝીણી થઈ જાય. કે આમ તે કે આમ જોઈ રાખ્યું છે કે એમની જે સ્ટાઇલ છે ને પૂછવાની આમ. એટલે સ્વામીને પૂછ્યું કે આમ કંઈ જોઈ રાખ્યું છે કે? એટલે કે ના ના સ્વામી કાંઈ નથી જોઈ રાખ્યું, મારે કંઈ વાત નથી, હું અમેરિકા જાઉં, સેટલ થયું, 1-2 વર્ષ પછી મેરેજ માટે આવીશ. એટલે સ્વામી એકદમ એની છાતી ઉપર આંગળી મૂકીને કે સ્વામી કે જો હવે તારે ક્યાંય જોવાનું નથી, ક્યાંય તું વાત ના કરીશ, હું તને કહીશ ક્યાં કરવાનું કે. પેલા કે ભલે સ્વામી. એટલે એક બુકિંગ કરી નાખ્યું સ્વામી એમ. પછી થોડા દિવસો પછી સ્વામી સવારે પૂજા પહેલા ઠાકોરજીના દર્શન કરવા માટે પધારે, ત્યારે ઘનશ્યામ મહારાજના દર્શન કરીને સ્વામીશ્રી આ બાજુથી નીકળતા હતા ત્યાં ઝાડીની બહાર સાગરને ઉભેલો જોયો, સાગર દિવ્યેશ સાગર. એટલે એ ત્યાં ઊભો હતો એટલે સ્વામી આમ નજર પડીને સ્વામીએ એકદમ ઝાડી પાસે નજીક જઈને કહ્યું કે હું અત્યારે હમણાં નાસ્તો કરી લો પછી મને ઉપર મળ. એ કે સારું. એટલે સ્વામી પૂજામાં બેઠા એટલે તરત એને જોબ પર ફોન કરી દીધો કે આજે હું બપોર પછી મોડો આવીશ, કારણ કે એને સ્વામીએ બોલાવ્યો તો નાસ્તા પછી મળો એટલે 10:30 થઈ જાય, ત્યાં સુધીમાં તો જોબ શરૂ થઈ ગઈ. એટલે કીધું કે હું હાફ લીવ છું, બપોર પછી આવીશ. અને પછી ત્યાં નાસ્તામાં દર્શન માટે બેઠો અને પછી નાસ્તો પૂરો થયો સ્વામી પાસે, સ્વામી કે હમણાં ઊભો રહે, બધું પતી જાય ભાઈ, છેલ્લે તને મળું. બધા 100-150 મુલાકાતીઓ બધા પૂરા થયા. પછી સ્વામીને પૂછ્યું શું કરસ? તો કે મેં કમ્પ્યુટર એન્જિનિયરિંગ પૂરું કર્યું. સ્વામી કે હવે શું છે? તો કે ન્યૂઝીલેન્ડ જઉં છું. સ્વામી કે થઈ ગયું? તો કે આ વિઝન બધું આવી ગયું. સાંઈ કે તાર લગ્નનું? તો કે સાંઈ લગ્ન નથી થયા મારા. કે લગ્ન ક્યાં થયા છે? તો કે સાંઈ કે તે શું વિચાર્યું? તો કે મેં સ્વામીજી કંઈ વિચાર્યું નથી, હજી તો હું જઉં પછી 1-2 વર્ષ પછી આવીશ. સાંઈ કે જો તું ક્યાંય જોતો નહીં, હું તને બતાવીશ, હું કહું ત્યાં લગ્ન કરવાના. તો કે ભલે, સેકન્ડ બુકિંગ તરત. પછી સ્વામીના મનમાં હશે. અને સ્વામી પછી વિચરણ કરતાં કરતાં ભરૂચ પધાર્યા. 2001 સાલમાં ભરૂચ શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા હતી. એના થોડા દિવસો પહેલાં જે
સુવર્ણ કરશણ ધજાડન જેનું હમણાં જેમ દિલ્હીમાં સ્વામીએ પૂજન કર્યું એવી રીતે પૂજન વિધિ હતી. અને ઘનશ્યામભાઈને બધાને ઉમરેઠથી બોલાવેલા. આગળ દિવસે સાંજે સ્વામીશ્રી આમ પત્ર વાંચન કરતા હતા અને સ્વામી આમ પગ ઉપર પગ ચડાવીને ચશ્મા પહેરીને પત્ર વાંચતા વાંચતા ધર્મચરણ સ્વામીને કે આપણે માર્કંડભાઈને ફોન કરો ને. એટલે પછી માર્કંડભાઈને ફોન કર્યો. સ્વામી કે શું કરો? તો કે સ્વામી હું તો અત્યારે ઓફિસથી અત્યારે ઘરે જઉં છું. સ્વામી કેમ કરો, કાલ સવારે તમે અહીંયા ભરૂચ આવી જાઓ. તો કે સ્વામી કંઈ આમ કામ હોય, મારે કંઈ તૈયારી કરીને આવવાનું હોય તો એ રીતે આવશે. કે ના ના, એવું કંઈ છે નહીં, તમે આવો ને, કાલ સવારે મને પૂજા મળી જાવ, પૂજામ પહોંચો. તો કે તો સ્વામી મારે રાત્રે આવી જવું પડે. સ્વામી કે આ રાત્રે નીકળી જાઓ, રાત્રે અહીં પહોંચી જાઓ. તો કે ભલે. અને એમને બિચારાને આશ્ચર્ય કે આ કેમ સ્વામી અચાનક બોલાયા છે. ફોન મૂકીને સ્વામી ધર્મચરણ સ્વામીને કે આપણે દિવ્યેશને ને બે જણાને ફોન કરો કે છે.

આપણે બંને દીકરીનું લગ્ન ગોઠવવાનું છે અને કાલે સવારે આપણે એમની સગાઈ કરવાની છે. તો કે સ્વામી બેને જણાને બોલેલું. સ્વામી કે ઉભા રહો હજી, તમે છોકરો જુઓ પછી આપણે આગળ વાત કરીએ. કે ના સ્વામી, આપે નક્કી કર્યું તો મારે કંઈ જોવાની જરૂર નથી. સ્વામી કે એમ નહીં, તમે જુઓ પછી તમે વાત કરજો. પછી સ્વામી કે ઉભા રહો, પહેલાં તમે જોઈ લો ને પછી વાત કરો ઘરે. એ સ્વામી બે છોકરા દૂર ઊભા રાખેલા. સ્વામી બતાવે, જો પહેલાં બે ઊભા એ દૂરથી. અને પછી સ્વામી કેમ કરો, તમે ઘરે ફોન તો કરો કે એમને માન્ય છે ને ઘરે. તમારા ઘરવાળાને પૂછો, વાઈફને. હવે હજી તો માર્ગન પર કંઈક છોકરાને મળે ને બે વાત કરે ને પછી શું ભણેલા છે ને કશું નહીં. સ્વામી હવે સ્વામી આટલું બધું આગળ વધવા માંડ્યા એટલે એમને તો બીજી કંઈ પૂછવાનું રહ્યું નહીં. એટલે માર્કન ભાઈ ઘરે એમના વાઈફને ફોન કર્યો કે ભાઈ આપણને બધાને મનમાં એમ હતું કે સ્વામીએ કેમ બોલાયો હશે મને. બધાને ઘરમાં વિચાર હતો કે સ્વામી મને આટલા માટે બોલાયો અને આપણે બંને ડોટર્સનું સ્વામી કાલે એન્ગેજમેન્ટ ગોઠવે છે અને બે છોકરાઓ. એટલે એને વાઈફે પૂછ્યું, બે છોકરાઓ ક્યાં? તો કે એ બંને દૂર ઊભા છે ત્યારે મારાથી મને થોડો આછો આછો બેનો ચહેરો દેખાય છે. એટલે સ્વામીના મનમાં છે. એટલે સ્વામીએ કેવડાવ્યું કે તમારા વાઈફને પૂછો. એટલે એમને વાઈફે કીધું કે જો સ્વામીના મનમાં હોય અને સ્વામી નક્કી કરતા હોય તો આપણે બધી રીતે રાજી જ છીએ, તો તમે હા પાડી દો. એટલે કે મેં તો હા પાડી દીધી, પણ સ્વામી તારો આગ્રહ રાખતા હતા કે ના સ્વામીને કહો કે અમે રાજી છીએ ઘરમાં બધા. તો ફોન એને કેવું ચાલુ રાખ, ચાલુ રાખીને સ્વામી પૂછ્યું કે સ્વામી ઘરેથી મારા વાઈફને બધા રાજી છે. સ્વામી કે તમારે બંને દીકરી સાથે વાત કરી? તો કે ના સ્વામી, કે બંને જોડે વાત કરીને આવો. તો બિચારા પાસે બહાર જઈને એમની વારાફરતી એના એના મધર એટલે એના વાઈફને કહ્યું કે બેને વારાફરતી બોલાવો, ફોન ઉપર હું પૂછી લઉં. એ ફોન ઉપર માર્કેટમાં પૂછ્યું કે જો સ્વામી આવી રીતે તમારો એન્ગેજમેન્ટ ગોઠવે છે. બંને દીકરીઓએ જેમ ઝીણાભાઈની દીકરીએ મહારાજને કેવડાવેલું એમ કે જેમ સ્વામીની ઈચ્છા હોય અને મરજી હોય ત્યાં અમે રાજી જ છીએ, અમારે કંઈ જોવું નથી અને સ્વામી જે વિધિ કરાવે એમાં રાજી છીએ. અને આવીને માર્કંડભાઈએ સ્વામીની વાત કરી અને સ્વામીના મુખ પર એકદમ આમ પ્રસન્નતા છવાઈ ગઈ, બહુ જ રાજી થયા. અને ત્યાં જ માર્કંડભાઈને ખૂબ આશીર્વાદ આપ્યા, સ્વામી કે બે જણા ખૂબ સુખી રહેશે, મહારાજ સર્વ પ્રકારે રક્ષા કરશે. અને પછી બે છોકરાને બોલાયા કે પેલા કે શું સ્વામી? સ્વામી કે જો તમારા બંનેનું કાલે સગાઈ આપણે ગોઠવવાની જ સવારે. પેલા કે હે સારું ભલે. કોણ? કે સ્વામી કે જો માર્કંડભાઈની બે દીકરીઓ છે એની સાથે સગાઈ ગોઠવવાની. તો કે સારું. અને પછી બીજી દિવસે સવારે તો પેલું કળશ પૂજન થયું આપણું ભરૂચ શિખરબદ્ધ મંદિરનું. કળશ પૂજનની વિધિ પૂરી થઈ અને સ્વામી ઘનશ્યામભાઈને કે હવે આપણે છે ને પેલી આપણે સગાઈની વિધિ ચાલુ કરો. કે એટલે સેવક સમતો કે સ્વામી આપણે નાસ્તો કરી લઈએ, થોડું મોડું થઈ ગયું છે અને પછી કરીએ. સ્વામી કે ના ના, ભેગી વિધિ સારું મુહૂર્ત છે, કળશનું ભેગું મુહૂર્ત અમૃત ચાલુ છે, પતી જાય ને કે વિધિ. સ્વામી કે ચાલુ કરાવો. એટલે ઘનશ્યામભાઈ તરત પાના ખોલવા માંડ્યા. આમ પાછા આને તો કળશ પૂજનમાંથી વિધિ ઉપર લગ્નની વિધિમાં તો જવાનું ને, આમ પાના ફેરવાનું. સ્વામી કે આ શોધો. અને પોતે પાછા વિધિમાં ઊભા રહી ગયા સ્વામી. તો જેટલી વિધિ ઘનશ્યામભાઈ કરાવે એમાં પોતે પણ સામેલ બધી રીતે. હવે હાજરમાં કોણ? દીકરી તરફથી એના બાપ અને આ બે મૂરત્યા. આના મા બાપ કોઈ હાજર નહીં, પેલા તરફથી દીકરીઓ કે પહેલાં કોઈ હાજર નહીં. પણ જેટલા ગેરહાજર હતા એ બધાનો રોલ સ્વામીશ્રીએ ભજવ્યો. એ ગોર ગણો તો ગોર, ને દીકરાના મા બાપ ગણો તો દીકરાના મા બાપ, ને બ્રાહ્મણ ગણો તો બ્રાહ્મણ, એ બધા જ રોલ સ્વામીએ ભજવ્યા. પોતે હાથમાં જળ લે, પોતે નાળા છડી બાંધે, બધું જ પોતે વિધિ કરાવડાવે. અને પછી વિધિ ધમધોકાર આગળ ચાલતી હતી એમાં વચ્ચે એકદમ અટકી. એટલે સ્વામી એકદમ આમ વધારે કોન્શિયસ સ્ટેટમાં હતો. અને સ્વામી પૂછાય કે કેમ વિધિ અટકી? એટલે માર્કંડભાઈ કીધું કે સ્વામી ઘનશ્યામભાઈ એમ કહે છે કે બે દીકરીઓના લગ્ન બે સાથે કરીએ છીએ તો આપ વારાફરતી નામ બોલો. સ્વામી કે આ તો બોલી જાય, આમાં કંઈ વાંધો નહીં. એ કે સ્વામી બોલું વારાફરતી બે નામ, પણ કોની સાથે કોણે તો કહો. બે દીકરીના લગ્ન બે જણ, પણ કોની સાથે કોણ સ્પેસિફાય, એ તો કરવાનું જ ના કર. તે સ્વામી એકદમ ખળગાટ હસી પડ્યા. સ્વામી કે સારું, એ તો આપણે રહી ગયું નહીં. કે કેટલો બધો વિશ્વાસ, વિધિ આટલી બધી આગળ ચાલતી હોય ત્યાં સુધી બે કુટુંબને આટલો બધો વિશ્વાસ હોય, કેટલું બધું કે પછી તો બધા હસ્યા. માર્કંડભાઈ ખડકાટ હશે, પેલો કેદાર હશે, દિવ્યેશ હશે, બધા ખડકાટ હસતા હતા કે કોની સાથે કોને તકો. તો સ્વામી આમ કેટલા આમ કેઝ્યુઅલી, આમ જાણે ઘણી વખત આપણે આમ કહેતા હોય કે ભાઈ આમ ના કહે કે શર્ટ પહેરી, તો આમ કે હા અમે શર્ટ પહેર્યું છે, આમ કે કેઝ્યુઅલી કંઈક આપણે જવાબ આપીએ એમ. સ્વામી કે એમાં શું કે આપણે આમ આ છે કેદાર, આંજોડ મોટી ને આંજોડ નાની, ચલો વિધિ આગળ ચલાવો. કે ત્યાં ને ત્યાં હવે મોટી નાની તો માર્કંડભાઈ એક જાણતા હતા આમાં. સ્વામી મોટી નાની બોલે સ્વામીને ખબર નહીં કોણ મોટી ને કોણ નાની, પેલા બેને કઈ ખબર નહીં કોણ મોટી ને કોણ નાની. મોટી નાની બોલે એમાં ખાલી માર્કંડભાઈના ફાધર એક જ સમજતા હોય ને. પણ સ્વામી કે ચલો વિધિ આગળ જતા. પેલા આવે કે હારન ચલો, પેલાને ખાલી કેટલું યાદ રાખવાનું હતું, મારે મોટી નાની નાની એટલું જ યાદ રાખવાનું હતું ને. નામમાં બીજું તો જોયેલું જ નહીં કશું ને, પાણી હાથમાં રાખીને વિધિ ચાલુ કરાવતા હતા. અને વિધિ બધી આગળ ચાલુ રાખી અને પછી વિધિ પતિને સ્વામીએ ખૂબ આશીર્વાદ આપ્યા અને મીઠું મોઢું કરે અને સાકર પોતે જાતે મોઢામાં મૂકીને ખૂબ આશીર્વાદ. સાંઈ કે બે જણા ખૂબ સુખી રહેશે અને કાયમ તમારી પેઢીઓમાં સત્સંગ રહેશે અને ખૂબ આશીર્વાદ આપ્યા.
પછી બધાને હાર સ્વામીએ પહેરાવ્યા, પછી અંદર નાસ્તો કરવા ગયા, નાસ્તો કરતી વખતે પાછો છેલ્લે બધા

0: પ્રસાદ આત્મા આપ્યો ને પાછા બધાને મળી રહ્યા એટલે પાછા અંદર રૂમમાં બોલાવ્યા ને ફરી વખત આશીર્વાદ આપ્યા ને ફોટા પડાવ્યા ને ખૂબ રાજીપો દર્શાવ્યો ને ખૂબ આશીર્વાદ આપ્યા. પછી રૂમમાંથી વિદાય લેતા હતા એટલે સહેજે આપણને આમ ટેવ હોય, જોજો કે સ્વામી સાથે આપણે મળીને આવે તો આમ નીકળતી વખતે આમ સહેજ આમ દર્શન કરતા જઈએ બારણાની બહાર નીકળતા, એટલે આમ પાછળ ફળ્યા ને તો સ્વામી આમ નીચું જોઈ આમ આમ હસતા હતા. અને એમની ટેવ છે ઘણી વખત જમણા હાથ છે ને આમ જમણા પગ ઉપર આમ આમ કરતા હોય, આમ આમ સ્વામી આમ હસ્યા એટલે ત્રણે જણા ઊભા રહી ગયા દરવાજે. કે સાંઈ કેમ હસે? સાંઈ કે ના ના કંઈ નહીં, એમ કંઈ વધારે હસી પડ્યા, એમ કંઈ સાંઈ જરા વધારે હસી પડ્યા. એટલે પછી ત્રણ જણા ચાલતા અંદર આવ્યા, ના સ્વામી કહો હસ્યા કેમ તમે? સાંઈ કે ના ના કંઈ નહીં. તો કે ના સ્વામી તમે હસ્યા એટલે તમારા મનમાં કંઈક વિચાર તો હશે. એટલે સ્વામી કે જો બીજો તો કંઈ વિચાર નહીં પણ તમે પાછા મુંબઈ જાઓ છો તો પાછા મળી લેજો, એકબીજાને ઓળખાણ કરી લેજો કે હવે આપણે બે ભેગું રહેવાનું છે, હવે તો કરવાના જ છે ને. પણ આવી રીતે આ ભક્ત વત્સલપણું છે કે પોતાના આશ્રિત હરિભક્તોની તમામ પ્રકારની ખેવના રાખી એના આલોક ને પરલોક બધી રીતે એને સુખ વર્તે એવી એમની જે સંભાવના રાખવી એ ગુણાતીત સત્પુરુષનું એક લક્ષણ, એક આગવી એમની આદત છે એ આપણને એમના જીવનમાં દેખાય છે. તો જેમ ઘણા બધા એવા આશ્રિત સત્સંગી દ્રઢ કુટુંબો હતા એમાં મહારાજ પોતે એકદમ સ્વતંત્રપણે નિર્ણયો લઈ લેતા, એમ આજે પણ ઘણા બધા કુટુંબો છે કે એમાં સ્વામીશ્રી એકદમ આઉટ રાઈટ એ કુટુંબની વાત નીકળે એટલે સ્વામી જ નિર્ણય આપી દે, સ્વામી ઘણી વખત કેવડાવી દે, સ્વામી કેને કહેજો કે આટલી સેવા કરવાની છે, આઉટ રાઈટ નિર્ણયો આપી દે, એ અતૂટ વિશ્વાસ એમનામાં આપણને દેખાય છે. ત્યારે એમનું ભક્ત વત્સલપણું છે. સામે આવા સત્સંગી કુટુંબોને પણ એટલી ક્રેડિટ છે કે આવા સમર્પિત હોય છે, આવા સમજણવાળા હોય છે. તો આવી નાવ જ્યારે સત્પુરુષના આધારે તરતી મૂકી દે ત્યારે એ બધા કુટુંબોમાં સર્વ પ્રકારે સુખ સંપત્તિ અને આનંદ શાંતિ આપણને જોવા મળતી હોય છે. પણ આવું એમનું ભક્ત વત્સલપણું છે કે હરિભક્તના બધા જ વ્યવહારમાં, અને સ્વામી તો આગ્રહ રાખે સ્વામી કે કંઈ પ્રશ્ન હોય તો ચોક્કસ કહેવો આપણને. જો સ્વામીને ઘણી વખત આપણે ભીડાની દ્રષ્ટિકોણથી વાત કરીએ છીએ તો આપણે એમને હળીએ મળીએને એમને પૂછીએ અને આ કંઈક વ્યવહારિક માર્ગદર્શન લઈએ એમને ભીડો નથી. આપણે ઘણી વખત સત્સંગ ઓછો કરીએ, નિયમ ધર્મ ઓછા પાડીએ, સભામાં ના આવીએ, એ બાબતે વારે વારે એમને વ્યક્તિગત રીતે એને કહેવું પડે જાહેરમાં, એ એમને મન ભીડો છે. બાકી તો આપણને બધાને ખૂબ પ્રેમથી અને સાચવવા છે તો આગ્રહ જ રાખે છે કે સ્વામી કે એકવાર પૂછી જ લેવાનું, કહી જ દેવાનું. તો જો આવી રીતે આપણે પત્ર લખી શકીએ, કહી પણ શકીએ, વાત પણ કરી શકીએ, પણ આપણે સર્વ પ્રકારે આપણા એ ધણી છે આપણા દેહના, આપણા મનના, આપણા જીવના, એટલે એમને પૂછીને કરીએ તો કાંઈ જ ખોટું નથી, એમાં આપણે સંપૂર્ણપણે સુરક્ષિત રહીએ છીએ. પણ એવો વિશ્વાસ સત્પુરુષ પ્રત્યે આવવો જોઈએ. કદાચ આપણા મન પ્રમાણે ન પણ ગોઠવે પણ જે કંઈ ગોઠવે છે આપણા સારા માટે, કારણ કે આવા સંત શું કામ કોઈના દુશ્મન હોય, એમને ક્યાં કંઈ પાસેથી લઈ લેવું છે. આટલું મોટું આપણને લંડનનું મંદિરને હવેલી બાંધી આપી અહીં કુલ કેટલા દિવસ રહ્યા, 95 સાલથી અત્યાર સુધી, એટલે ગણીને કદાચ 150 દિવસો પણ નહીં રહ્યા હોય, કદાચ 100 દિવસો પણ નહીં રહ્યા હોય, કેવળ આપણા માટે છે. એટલે એમને તો કોઈ જ સ્વાર્થ નથી. ક્યાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના નામે પાછળથી બેંક બેલેન્સ કે દસ્તાવેજ કોઈ જમીનનો નીકળ્યો? તો પ્રમુખ સ્વામી મહારાજના નામે ક્યાં નીકળવાનો છે બેંક બેલેન્સ કે દસ્તાવેજ? કાંઈ જ નથી. એ તો સાધુ છે, ફકીર છે, પણ કેવળ આપણા સુખાકારી માટે એ આપણને આશીર્વાદ આપીને આ બધું કરતા હોય છે. પણ કેટલું બધું એમનું ભક્ત વત્સલપણું કે આપણા બધા જ પ્રશ્નોમાં અંગત રસ લે છે. ઘણી વખત તો સ્વામી પાસે એવા પ્રશ્નો આવતા હોય આપણને આમ કંટાળો આવે અને આપણને એમ થાય કે શું આવા હરિભક્તો આવી જતા હોય છે સ્વામી પાસે આવા પ્રશ્નો લઈને. પણ સ્વામી એકદમ ધીરજ, એકદમ શાંતિ એ જાળવીને સ્વામી પ્રેમથી એની સાથે વાર્તાલાપ કરતા હોય છે. એક વખત તો સ્વામી ત્યાં સારંગપુરમાં હતા અને મુલાકાતના અંતે એક બોટાદના હરિભક્ત એમના નાના દીકરાને 4.5 વર્ષનો હશે ને લઈને આવ્યા. અને સ્વામી તો તે વખતે પલાઠીવાળીની નીચે બેસી શકતા, ભોજનને મુલાકાત દરમિયાન આમ નીચે બેઠેલા. ઘણા વર્ષો 12-14-15 વર્ષ પહેલાંનો પ્રસંગ છે. તો સ્વામી આમ બેઠેલા અને એમના બાપા પાસે નજીક આવી અને સ્વામીને અટેન્ડ કર્યા વગર સિદ્ધના છોકરા સાથે વાત કરવા માંડ્યા. કહી દઉં સ્વામી, એટલે પેલો બિચારો મૂંઝાયા કરે અને બાપ સામે જોવે ને સ્વામી સામે જોવે. સ્વામીને કે કહી દઉં છું, એટલે સ્વામી બે સામે જોયા કરે. હવે આપણને કંટાળો, ભીતર બોલવું હોય બોલ ને, તાર શું કહી દઉં અંદર બાર પતાવીને આવવાનું. પણ સ્વામી આમ જોઈ રહ્યા બંને, બેસ કે એમ કે છોકરાને હાથ ખેંચીને નીચે બેસવા, પોતે બેઠા. કહી દઉં છું સ્વામીને. તો સ્વામી એકદમ ધીરજથી, આપણે તો કંટાળી જાય ભાઈ બોલને, જે બોલવું હોય. પછી એને વાત કરી, સ્વામી આ મારો દીકરો અને એને આબુ આપણે ત્યાં આપણા ગુરુકુલમાં ત્યાં છાત્રાલયમાં મૂકેલો પણ તરત પાછો આવતો રહ્યો. એને કેવી આદત છે કે કોઈને ફાવે નહીં, ગમે નહીં, અમને ઘરમાં નથી ફાવતું, અનુકૂળ આવતું. સાંઈ કે શું? કે સ્વામી આટલો મોટો થયો પણ એને ખબર નથી પડતી સંડાસ ક્યાં જવું, તમે એને સમજાવો સંડાસ કઈ રીતે ક્યાં જવું કે. હવે આવા કંઈ સ્વામીનો વિષય છે અને સ્વામી આ ધંધા કરવાના છે. તો સ્વામી આમ જાણે કોઈ મને મોટી જમીન લેવી હોય ને કંઈ મોટો પ્રશ્ન હોય ને મિલિયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ હોય ને એમાં જેટલો રસ લેતા હોય ને એટલા પ્રેમથી તે સ્વામી આમ આખું ડિસેક્શન શરૂ કર્યું પ્રશ્નનું. સ્વામી કે એને આમ શારીરિક કે માનસિક કંઈ તકલીફ છે? એટલે એને પપ્પા કે ના ના. સ્વામી કે તપાસ કરતા કે સ્વામી છેક અમદાવાદ ને વડોદરા સુધી તપાસ કરાઈ છે, બધા ટેસ્ટ કરાયા અને કોઈ શારીરિક માનસિક તકલીફ નથી. એટલે એક એક સ્વામીના મનમાં હતું ક્લિયર થયું. તો સ્વામી એકદમ લોકલ ક્વેશ્ચન શરૂ કર્યા. સ્વામી કે આમ ગમે ત્યારે સંડાસ કરી જાય ચડ્ડીમાં? તો કે હા ગમે ત્યારે સંડાસ કરી જાય. તો સ્વામી કે કંઈ તકલીફ તો છે નહીં? તો સ્વામી પેલા ભાઈને પૂછ્યું એના પપ્પાને, સ્વામી કે આમ તમારા ઘરમાં સંડાસ છે તો ખરું કે? પેલા બિચારા કે બહાર જવાની કદાચ શરમ આવતી હશે, ઘરમાં છે ખરું ને? એટલે કે નાના સ્વામી ઘરમાં છે ને કે વ્યવસ્થિત છે. એટલે ઓકે સેકન્ડ ક્વેશ્ચન સોલ્વ. તે સ્વામીએ પાછું ફરી કંઈ પૂછ્યું, સ્વામી કે છે બરોબર, પણ તમે એને બતાવ્યું છે કે અહીં જવાનું, આવું કંઈક થાય તો અહીં જવા એવું કહ્યું છે? તો કે નાના સ્વામી કે નાનપણથી તો બતાવ્યું તો હોય જ ને કે. અને પછી સ્વામી આખું આમ ચેન્જ કર્યું, છોકરા તરફ પૂછ્યું, સાહેબ કે તને ખબર છે આવું કંઈ થાય ક્યાં જવું? તો પહેલાં આમ ધીમેથી આમ હા પાડી, આમ બોલ્યો કે નહીં ખાલી આમ હા પાડી. તો સ્વામી કે તને એવું આમ થાય કે મારે જવું છે તારે તરત દોડી જવાનું ત્યાં સંડાસમાં જવાનું? તો પેલો બિચારો ઇનોસન્ટલી સ્વામી કે પણ સ્વામી મને એવું થાય પણ જવું એ પહેલાં થઈ જાય છે કે? તો સ્વામી એકદમ એના માથા ઉપર હાથ મૂકીને દાઢી ઉપર હાથ મૂકીને, નાનો છોકરો 4-5 વર્ષ, સ્વામી કે જો તને એવું મનમાં થાય કે જ્યારે જવું છે તારા તરત દોડીને જતું રહેવાનું ત્યાં. અને સ્વામી પેલા પાછી પ્રેક્ટિકલ એડવાઇસ પહેલાં એના ફાધરને આપે, સ્વામી કેવું ને તો તમારા પર દરવાજો લોક નહીં રાખવાનો, નકામ એને લોક ખોલતા આવડે નહીં, લોક ખોલે ત્યાં સુધી થઈ જાય. સ્વામી કે તમારે લોક નહીં રાખવાનું કે બહારથી. હવે આવો નાનો પ્રશ્ન ને એકદમ આમ બોગસ પ્રશ્ન, એમાં કેટલો બધો આમ સ્વામીને પણ એક ભક્તવત્સલ પણ એમાંથી દેખાય આપણને કે પોતાના ભક્તો પ્રત્યે કેટલો બધો અપાર પ્રેમ. બીજા કોઈ ધર્મગુરુ ને કંટાળો આવે એને આમ ભાવના દે, શું ઊભા થાવ ચાલો કે આ મારો પ્રોબ્લેમ નથી કે. અને તોય પેલો સ્વામી કે ના સ્વામી તમે આશીર્વાદ આપો કે બધું સારું થાય. સ્વામી કે આશીર્વાદ છે, બધું બરોબર થઈ જશે. એ સ્વામી પેલા છોકરાને કહેજો તારે એવું હોય ને હમણાં શરૂઆતમાં એને બાપુજી કે તમે ધ્યાન રાખજો સાહેજ, અને તારે છે ને હમણાં થોડા દિવસ એવું હોય તો તારે તરત એવું થાય ને તો તારે કહેવાનું પપ્પા મારે જવું છે એવું કહેજે તું. ત્યાં તને પપ્પા કે ના ના સ્વામી મારું નામ ના દેશો કે મમ્મીનું નામ શીખવાડો ને એ લઈ જાય, હું ના લઈ જાઉં કહે છે. તારા મમ્મીને તારે કેવું એ પછી સ્વામી શીખવાડવાનું તે આવું થાય ને. સ્વામી કે સારું તારા મમ્મીને કેવું તારે કે મને આવું થાય છે તેને લઈ જાવ, એટલે તારા મમ્મી તને લઈ જશે. પેલા કે હા સ્વામી તો બરોબર છે, હું તો કામ પર હું મને ખબર ના મમ્મી ક્યાં રહી છે. અને બધું સ્વામી પાછા આશીર્વાદ આપ્યા આમ સ્વામીએ. અને આજુબાજુ બધા સંતોને તો એટલું બધું હસવું આવતું હતું પણ સ્વામી સિરિયસ હોય ત્યાં સુધી આપણે હસવું કેવી રીતે? એટલે અમુક જણા છે ને આમ હોઠ દબાઈને ઉભેલા, અમુક જણા આમ ગાતરિયા ટાઈટ કરીને બેઠાડા કે કેટલું બધું હસવું આવતું હતું બધાને. અને સ્વામી આમ એકદમ સિરિયસલી અને એકદમ આમ ફેથફુલી સ્વામી શ્રી વોઝ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ. અને પછી પેલા ઉભા જો કે ઉભા થતા હતા છોકરા કે જો તને સ્વામી કીધું ને કે હવે કંઈક થાય તારા મમ્મીને કેવું સમજો તું બરોબર? તો ક્યાં સમજે એમ કે ટપલી મારી. સ્વામી કે બિચારા મારશો નહીં રહેવા દો. પછી સ્વામી બેન પ્રસાદ આપ્યો ગયા. અને જેવા ગોળ ફર્યા અને સ્વામીએ જે છેલ્લી લગભગ 5-6 મિનિટથી હસવાનું રોકી રાખેલું એ એક્સપ્લોર થયું. અને સ્વામી એકદમ કળકળાટ હસી પડ્યા. સ્વામી હશે એટલે તો બાજુબાજુ બધાને તો છૂટ મળી જ ગઈ હસવાની, માંડ બધા કંટ્રોલમાં રાખેલું એટલે બધા ખળખળાટ હસ્યા. બધા હસે ને એટલે પેલાને આમ પેલા જતા હતા એમને અણસાર તો આવી જાય ને અવાજ આવે પાછળથી એટલે બધા હસ્યા. એટલે એકદમ એમણે આમ પાછું જોયું. હવે આમ સહેજે બધાને હસતા જોવે ત્યાં સુધી તો વાંધો નહીં, માણસ સમજી શકે કે ભાઈ એવો પ્રશ્ન જ માણસ હશે. પણ જો સ્વામીને હસતા જોવે તો એને મનમાં જરા લાગી આવે કે સ્વામી પણ મારા પ્રોબ્લેમ ઉપર હસે છે, એની માટે તો આ સિરિયસ પ્રોબ્લેમ હતો ને. પણ પેલા જેવું પાછળ જોયું સ્વામીના રિફ્લેક્સીસ કેટલા શાર્પ, સ્વામીના રિએક્શન્સ કેટલા શાર્પ. જેવું પેલા પાછળ જોયું ને આમ બાપા આમ બેઠા હતા આમ ફેસિંગ અને આમ મુલાકાત લઈને આમથી આમ નીકળ્યા આમ. અને પેલા જેવું આમ પાછળ જોઈને સ્વામી આમ ગોળ ફરી ગયા કે પેલા બોલાવો અહીંયા અહીંયા ફેસા ત્યાં ફેરવી નાખે. સ્વામી બહુ સારું છે પણ શું કરે, તો બીજો કોઈ છૂટકો હતો જ નહીં. પણ આવી રીતે સ્વામી શ્રી ઘણી વખત આવા આપણા આમ ક્ષુલ્લક પ્રશ્નો હોય એને પણ સ્વામી અટેન્ડ કરે. દુનિયાના કોઈ ધર્મગુરુને તમે લઈ આવો કે તમારા દીકરાને સંડાસ ક્યાં જવું ત્યારથી માંડીને તમને અક્ષરધામમાં મહારાજના ખોળામાં બેસાડી દેવું, ધોળે દાડે દીવો લઈને શોધો ને તોય મળે નહીં. બોલો મળે એવા કોઈ ગુણાતીત ગુરુ? કોઈ દિવસ ના મળે. આ રેન્જ ઉપર વર્ક કરતા હોય પણ જો સ્વામીશ્રીનું આ ભક્ત વત્સલપણું આપણને દેખાય છે કે અપાર કૃપા એમના ભક્તો ઉપર હંમેશા આપણને જેવી મહારાજની હતી એવી આજે આપણને અનુભવાય છે. આ ભક્ત વત્સલપણાના દાવે શ્રીજી મહારાજ પોતાના હરિભક્તોની તમામ પ્રકારે રક્ષા પણ કરતા, એમના માલ મિલકતની પણ રક્ષા કરતા, વ્યક્તિગત રીતે એમની રક્ષા કરતા, એમ સ્વામીશ્રી પણ એવી રક્ષા કરતા હોય છે. અનેક પ્રકારે એક વખત ત્યાં શ્રીજી મહારાજ પોતે ગઢડામાં બિરાજમાન હતા અને આ બાજુ સાવદા ગામમાં એક કંદોય હરિભક્ત હતા. એમને રાત્રે દુકાન બંધ કરી અને ઘરે ચાલ્યા. અને પછી બીજે દિવસે એ સવારે દુકાન ખોલવા માટે જતા હતા અને ઘરેથી એમની ચાવીઓ એમને ઉપાડી એ જગ્યાએ એમને ગયા તો જોઈ તો ચાવીઓ જ નહીં અને બીજી બધી ચાવીઓ હાથમાં આવી પણ દુકાનની નહીં. એટલે એમને ફાળ પડી કે દુકાનનું તાળું વાસતા રહી ગયું અને તાળામાં ચાવી રહી ગઈ હશે અને જો એમ થયું હશે તો દુકાન લૂંટી ગઈ હશે અને ગામમાં બધાએ બધું ખીરું સહિત બધું લૂંટી લીધું હશે. અને હાંફળા ફાંફળા થતા શેઠ તો દુકાને આવ્યા ત્યારે તો દુકાન એકદમ આમ આમ બંધ તો હતી, તાળું એમને લટકતું હતું ને એમાં ચાવી લટકતી હતી અને અંદર જોયું તો બધી જ વસ્તુ એમને એમ પડેલી. શેઠને જરા હાંસ થઈ કે મહારાજે રક્ષા કરી, બાકી તો દુકાન બધું લૂંટી જાત, ફર્નિચર સહિત અને વાસણ તગારા સહિત બધું લૂંટી જાત. અને એ પોતે ત્યાં મહારાજને પ્રાર્થના કરતા ઊભા રહી ગયા અને કંદોઈની સામેના જ ઘરમાં એક શેઠને શેઠાણી રહેતા હતા, એમને આવીને કંદોઈને વાત કરી કે તમારી દુકાનની રક્ષા તો શ્રીજી મહારાજે કરી છે. ત્યારે કંદોઈએ કીધું કે કેમ, તો કે ગઈકાલે રાત્રે તમારા શેઠ એ રાત્રે 2-2:30 વાગે ઉઠ્યા હશે ત્યારે એક તમારા દુકાનની સામે એક પોલીસમેનને ખભામાં રાઇફલ નાખીને ફરતા જોયો. ત્યારે એમ થયું કે આપણા ઘર તરફ આ પોલીસમેન કેમ આવે છે. થોડી વાર બારીમથી જોયું તો તમારા દુકાનના દરવાજાની સામે આમ આમ ફરતા હતા અને એમને થયું કે આ તો ચોક્કસ આ કંદોઈએ કોઈક આ માણસ રાખ્યો છે કે દુકાનની રક્ષા કરે. અને પછી બરાબર નજીકથી ચહેરો જોયો તો એ તો સ્વામિનારાયણ પોતે જ હતા, કારણ કે અમે તો સ્વામિનારાયણના દર્શન કર્યા છે તો એ સ્વામિનારાયણ પોતે જ હતા. એટલે તમારા શેઠે મને પણ ઉઠાડી અને અમને બંને ત્યાં દર્શન થયા અને અમે સ્વામિનારાયણ પાસે ગયા અને પગે લાગ્યા ત્યારે સ્વામિનારાયણ અમને કહ્યું કે આ તો અમારા આ હરિભક્ત છે, એ ઉતાવળમાં જરા દુકાન બંધ કરતા એમને રહી ગઈ છે એટલે અમે એમ દુકાનનું ધ્યાન રાખીએ છીએ અને સવારે પરોઢીએ વહેલા 5 વાગ્યા અમે અદ્રશ્ય થઈ જશું, પણ ત્યાર પછી 7 વાગ્યા અમારા હરિભક્ત આવે છે દુકાને, ત્યાં સુધી 2 કલાક તમે તમારી બારીની અટારીએ બેસી અને દુકાનમાં કોઈ ઘૂસી ન જાય એનું ધ્યાન રાખજો. એમ 2 કલાક સ્વામિનારાયણે અમને બેસાડ્યા એટલે પાક્કું થઈ ગયું ને સાક્ષી કે સ્વામિનારાયણે જ રક્ષા કરી છે અને કે અમે દર્શન કર્યા છે. ત્યારે તો પેલા કંદોઈ હરિભક્તને એમ થયું કે મહારાજે કેવી રક્ષા કરી. તો આવી રીતે ઘણી વખત દિવ્ય દેહ પણ મહારાજ રક્ષા કરતા. એમ 89-90 સાલમાં શિકાગોમાં આપણા હરિભક્ત છે વિષ્ણુભાઈ, એમણે શુક્રવારે રાત્રે આમ દુકાન બંધ કરી અને ઉતાવળે દુકાનનું આમ 2 તાળાવ બંધ કરવાનું રહી ગયું અને નીકળી ગયા. શનિ રવિ પસાર થઈ ગયા અને સોમવારે સવારે ચાવી લેવા ગયા ત્યારે ખબર પડી કે આ તો ચાવી જ નથી. અને પછી એમને ખબર પડી કે દુકાન તો ખુલ્લી રહી ગઈ અને તો ડાઉનટાઉન શિકાગો, એટલે કે આ બધાએ કાળિયાવાય દુકાન તો સાવ લૂંટી લીધી હશે, અંદર કશું જ બાકી નહીં હોય. અને ત્યાં પહોંચ્યા, દુકાન એમની એમ બંધ હતી, ઉઘાડીને અંતર આમ જોયું દરવાજો, એમ ખેમ બધો જ માલ પડેલો. એકદમ નિરાશ થઈ, હાંશ થઈ કે આ તો સ્વામીએ રક્ષા કરી અને આમ પ્રાર્થના કરતા હતા. અને થોડા આમ સમય વીત્યો અને ત્યાં રેગ્યુલર બધા કસ્ટમર્સ એમની દુકાને આવતા હોય, એમાં એક વ્હાઇટ અમેરિકન બાય એ પોતે ત્યાં આવ્યા અને એમને કહ્યું કે કે વિષ્ણુ હેવ યુ પુટ અ ગાર્ડ એટ યોર શોપ, તો કે નો, તો કે આઈ સો અ સેફ્રન ક્લેડ મેન વિથ અ રોઝર ઇન હિઝ હેન્ડ એન્ડ હી વોઝ મૂવિંગ રાઇટ ઇન ફ્રન્ટ ઓફ યોર શોપ ઓન સેટરડે નાઇટ. એટલે એને એમ થયું કે આને કંઈક બ્રહ્મા હશે, કારણ પછી પ્રતિજ્ઞા આવી કે સ્વામીએ જ રક્ષા કરી લાગે છે. પછી એમનો તો માલ આપીને તો વિદાય થયા. પછી એક પાછો વ્હાઇટ મેન અમેરિકન આવ્યો, એણે પણ આ જ વાત કરી. ફરી વખત એક બાય આવી, એણે પણ આ વાત કરી. એટલે એણે પછી એને અંદર લઈ જઈને ઓલ ઇન વન મૂર્તિ હતી તેમાં બતાવ્યું કે આમાંથી કોઈ હતા. એટલે પેલી વ્હાઇટ અમેરિકન બાયે કીધું કે આઈ સો ઇટ અને હી વોઝ ધ પર્સન, મેં અમારે નજરો નજર જોયું છે અને આ જ વ્યક્તિ હતા. એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ હતી એની પર એને આંગળી મૂકી. પછી આમ બાજુમાં જઈને સ્વામીશ્રીને એક મોટો ફોટોગ્રાફ એમની દુકાનમાં હતો, શોપમાં બતાવ્યો કે આ, તો કે યસ હી વોઝ, એ જ હતા. અને પછી વિષ્ણુભાઈ એમ તો કહો સ્વામી રક્ષા કરી અને એને પૂછ્યું તમે કેટલા વાગે જોયા, તો કે સન્ડે નાઇટ આફ્ટર મિડ નાઇટ વેન આઈ વોઝ પાસિંગ બાય ધીસ પ્લેસ આઈ સો હિમ. બહુ જ આશ્ચર્ય થયું એમને અને એમને સ્વામી ઉપર પત્ર લખેલો, ડૉક્ટર સ્વામી ઉપર. એ પણ 1989માં સ્વામી ડૉક્ટર સ્વામી ત્યાં વિદ્યાનગર હતા અને તે જ વખત એમની ઉપર પત્ર આવેલો અને એમને આ સભામાં પત્ર વાંચેલો. તો આવી રીતે સ્વામીશ્રીએ પણ ખૂબ દિવ્ય દેહે એ વિષ્ણુભાઈને દુકાનની રક્ષા કરેલી. તો જેમ મહારાજ આવી રીતે હરિભક્તોની ઘણી વખત માલ મિલકતની રક્ષા કરતા, એમ સ્વામીશ્રી પણ કરતા હોય છે, ત્યારે આ પણ એમનું ભક્ત વત્સલપણું છે એ આપણને દેખાય છે. શ્રીજી મહારાજ જેમ ભક્તોના અનેક પ્રકારના ભાવ પૂરા કરતા, એમ સ્વામીશ્રી પણ એવા પ્રેમી અને લાડીલા હરિભક્તો હોય એના ભાવ પૂરા કરતા હોય છે. શ્રીજી મહારાજ એક વખત વડતાલમાં બિરાજમાન હતા અને 4 મહિના પછી મહારાજ વડતાલ પધારતા હતા એટલે આજુબાજુના ગામમાંથી બધા નાના મોટા ભાઈ ભાઈ બધા મહારાજના દર્શને આવેલા. એમાં જ આજુબાજુના બધા ગામના મહિલા મંડળો બધા બાઈઓ એ થાળ બનાવીને મહારાજ પાસે લાવેલા અને મહારાજે બપોરે રાજભોગે બધી કથા પૂરી કરી અને મહારાજ થાળ જમવા માટે બેઠા અને બધા જ બાય હરિભક્તોએ પોતપોતાના પેલા કપડામાં થાળ બાંધેલા હોય એ ખોલ્યા અને મહારાજ પાસે મૂક્યા ત્યારે તો આમ અણકુટ ભરી ગયો મહારાજની. મહારાજ કહે ઓહો આટલું બધું. ત્યારે ગંગામાં જે જેતલપુરના બાય હરિભક્ત અને વૃદ્ધ ઉંમર અને મહારાજને દીકરા કહીને બોલાવતા કે દીકરા આજે તો જમવું જ પડશે, 4 મહિને આ બાજુ આવ્યા છો એટલે બધાના ભાવ છે પ્રેમ છે પૂરા કરવા પડશે અને આ વર્ષે તો વરસાદ પાણી પણ સારા છે અને બધા ખૂબ આપની કૃપાથી સુખી થયા છે એટલે આપ જમો જ. મહારાજ કે આટલું બધું તો અમારાથી નહીં જમાય, કે ના ના જમવાનું શરૂ તો કરો પછી આપણે જોશું હજી આગળ, જમો તો ખરા. એટલે મહારાજ આમ થોડું જમે, મહારાજ કે હવે તો મારે ભૂખ પૂરી થઈ ગઈ, કે નાનાજી આ થાળ બાકી છે હજી આ થાળ બાકી છે એમ કહીને ગંગામાં ગણાવવા લાગ્યા અને બીજા બાય હરિભક્તોએ કીધું કે હજી તો આ જમો આ જમો. મહારાજ કે એમ કરો જે થાળમાંથી હું જમું એ થાળ તરત ઉચકીને બાજુ પર મૂકી દો પહેલાં, એટલે ક્લિયર, કારણ કે આખો થાળ તો જમાય એમ હતું ને. એટલે મહારાજ એક એક ચકતું કે એક એક એમાંથી આઈટમ જમે ને પછી એ થાળ બાજુ પર મૂકે તો અડધા થાળ રહી ગયા. મહારાજ કહેવાય તો મારાથી અંદર એક પાણીનું ટીપું તો શું પણ હવા અંદર જાય એમ નથી ગંગામાં કે એમ નહીં, બધા થાળ ખાવા જ પડશે. મહારાજ કહેતો તો પછી અમારાથી બપોરે સુવા થઈ નહીં સાંજે કથાય નહીં થાય. એ કે તમે તો ભગવાન છો ને બધું જ થશે, ખાવા માંડો કે. અને પછી મહારાજને બધા થાળ જમાડ્યા અને મહારાજ તો માંડ આમ ઊભા થયા અને ઊભા થઈને આમ બીજા વડ નીચે જઈને આમ સેટ ટાઢા છાયા આમ આડે પડખે થયા અને ત્યાં તો એક બાય હરિભક્ત બાજુના ગામમાંથી આવીને કીધું કે મારા તો ભેંસ ત્યાં ઘરમાં રાખી છે પારડ ભેંસુના પહેલું જ દૂધ છે મારા મહારાજને પાવું છે એમ કરીને આટલું બધું બોગેણું ભરીને દૂધ લઈને આવ્યા. મહારાજ કે ભાઈ અત્યારે રહેવા દો, અત્યારે જાઓ બધા, મારે તો અહીંયા સુધી ભરાઈ ગયું કંઈ નથી, ગંગામાં કે લાવો. એટલે બાય હરિભક્ત પાસેથી ગંગામાં એ બોગેણું હાથમાં લીધું અને મહારાજને કહેલો આ પીવો. મહારાજ કે ગંગામાં તમે વિચારો મારાથી કશું પીવાય એમ નથી અને પછી તો આ કંઠ તૃપ્ત. એ ગંગામાં કે કૃષ્ણ અવતારમાં તો ગોપીઓ નહોતી આપતી, તે માટકા ફોડી ફોડીને પી જતા હતા, એની કરતાં કોઈ પ્રેમથી લાવે તો પીવો ને. મહારાજને તો એવું મેણું એવું માર્યું તો મહારાજ કારણ કે એમ બેઠા થયા અને મહારાજ આમ થોડાક આમ સ્વસ્થ થયા અને પછી બોગેણું મોઢે માંડીને અડધું બોગેણું એ પી ગયા. પણ પછી મહારાજ પણ આટલો બધો ભક્તોનો પ્રેમ હોય ત્યારે ભગવાન વશ થઈ જતા હોય છે અને ભક્તિ અંગીકાર કરતા હોય છે, ભાવ અંગીકાર કરતા હોય છે. એમ સ્વામીશ્રી પણ એક વાત સારંગપુરમાં હતા અને સવારે ત્યાં દર્શન કરવા માટે ઉપર પધારે ત્યારે ત્યાં પ્રદક્ષિણામાં જમણી બાજુ રઘુસ કોર્નર સ્પેશિયલ રઘા ભરવાડનું એક કોર્નર છે અને ત્યાં બધી એમની બધું સ્પેશિયલ વાર્તાલાપ ચાલે. એ કી ટુ ધ સારંગપુર પણ અર્પણ કરી દે સ્વામીને અને બધી વિધિ ધ્યાન થાય. એમાં એક દિવસ રઘો ભરવાડ કે મારે તમને છે ને એ મારી ભેંસ છે ને એનું દૂધ પાવું છે કે, અને બહુ બહુ સરસ ભેંસ છે કે મીઠું સાકર જેવું દૂધ છે, ખાંડ નાખવાની જરૂર ના પડે. સ્વામી કે સારું લાવજે કાલે પીશું કે છે. એટલે વલ્લભ સાંઈ બાજુમાં હતા ને એ વલ્લભ સ્વામી કે ભાઈ નાસ્તા વખતે કાલ લાવજે, મોડો ના લાવતો કે. એટલે કે સારું નાસ્તા વખતે લાવીશ કે. એટલે પેલાને બિચારા નાસ્તાનો ટાઈમ ખબર નહીં, સવારે તો સ્વામી પૂજા નાસ્તા બધું પૂરું કરીને વ્યક્તિગત મુલાકાત ચાલતી જઈ ત્યાં આટલો મોટો લોટો લઈને આવ્યો દૂધનો રઘો ભરવાડ. અને સ્વામીને જોયું ત્યાં સ્વામીની યાદ આવ્યું, સ્વામી આમ ઘડિયાળ સામે જોયું અને સ્વામી પેલા બાજુમાં પરમાનંદ સ્વામી ઉભા હતા અને સ્વામી કે પણ અત્યારે લઈને આવ્યો પણ આપણો નાસ્તો પૂરો થઈ ગયો, આ બપોરથી રહે આ દૂધ રહેશે કે. એટલે પરમાનંદ સ્વામી કે આપણે એને વાત કરી લઉં છું તમે આપ મળો. એટલે વ્યક્તિગત હરિભક્તોને મળતા હતા, પેલો કે ના અત્યારે જ પાવું છે કે, અત્યારે જ પાઈ ગયા, અત્યારે તાજું છે, બપોર તો વાસી થઈ જાય કે. એટલે ભાઈ સંતોએ સ્વામીને આવીને વાત કરી, સ્વામી આવું કહે, સ્વામી કે તને કહો થોડીક ઉભો રહે આપણે મુલાકાત પતે ને પછી. એ તો સ્વામી કોઈ દિવસ સવારે નાસ્તો કરી લે પછી બપોરે જમે એની વચ્ચે કશું જ લેતા નથી, ક્યારેય એક કે બે વખત પાણી પીતા હોય છે પણ કશું જ જમવાનું નહીં. આમ સાહજિક એમને આદત છે અને એમને અનુકૂળ જ નથી દૈહિક રીતે પણ. પણ હવે સ્વામી દૂધ લઈને આવ્યા ને સ્વામીએ મુલાકાત પતી એટલે નજીક બોલાવ્યા. સ્વામી કે શું, તો કે લો પીવો એમ કહીને લોટો સીધો જ સ્વામીના રોસ્ટમ ઉપર મૂક્યો. સ્વામી કે પણ આટલું બધું પી જવાનું કે આટલું શું આમાં, હું તો હમણાં ગટગટાવી જાઉં. સ્વામી કે તું પી પણ મારે અત્યારે આ ઉંમરે આખો લોટો ભરીને દૂધ પીવું, પીવો પીવો કે તમે એકવાર મોઢે માંડો કે બહુ સરસ છે કે. એટલે ભાઈ સેવક સંતે કીધું જો ને બપોરે જમવા બેસે ને ત્યારે વાટકીમાં થોડુંક આપશું ને પીસે તારો પ્રેમ છે એ બપોરે છે ને બધું વાસી થઈ જાય કે અત્યારે પીવો ને તાજું કહેવાય કે પી જાઓ પી જાઓ કે. અને પછી સ્વામીનો હાથ પકડીને કે આમ તમને તાજા કરી દેવા છે સારંગપુરમાં આવો ને ત્યાં. સ્વામી કે પણ ભાઈ તાજો છું. અને પાછું ભરવાડ તેનો બરછટ હાથ ને આમ હેફ્ટી ને વેલ બિલ્ડ આમ સ્વામીનો હાથ પકડીને તાજા કરી દેવા છે. વલ્લભ સ્વામી કે હાથ છોડ કે એમને એમ હતું મનમાં મારો પકડ તો બરાબર તેનો ક્યાં પકડ કે. સ્વામી પછી સ્વામીને સાંગે આપણે અંદરની રૂમમાં જઈને પીએ. એટલે પછી ઊભા થયા સ્વામી મુલાકાત માંથી પછી અંદર ગયા અને સ્વામી સોફા ઉપર બેઠા. સ્વામી કે લાવ. એમ કરીને પછી લોટો આપ્યો અને સ્વામી ઠાકોરજીને ધરાવી દો. અને ત્યાં ઠાકોરજીને ધરાવ્યો અને રઘા ભરવાડનો એટલો પ્રેમ કે સ્વામી નાસ્તો કરીને બેઠા હતા અને એમની આદત નથી ને ક્યારેય કોઈ દિવસ જમ્યા કે કંઈ પીધું નથી, પણ એ લોટો એ સ્વામીએ મોઢે માંડી અને સીધું જ એ લોટામાંથી તે વખતે રઘા ભરવાડનો પ્રેમ એ દૂધ સ્વામીએ પીધેલું. લગભગ 6-7 ઘૂંટડા સ્વામીએ પીધું. સ્વામી કે આ ઘણું પીધું. અને પછી સંતો એમને મનાવ્યા એટલે માની ગયા, દંડવત કર્યા એમને. સ્વામી ખૂબ રાજી થઈ એમને આશીર્વાદ આપ્યા. અને સ્વામી પાછા હસતા હસતા કે સ્વામી કે રઘાનો પ્રેમ એવો ને પણ આપણને ફાટું ફાટું થઈ જાય છે, રઘાનો પ્રેમ બહુ પણ આપણે અહીંયા ફાટું ફાટું થઈ જાય કે. પણ આવી રીતે પ્રેમી ભક્તોના આવા ભાવ હોય એ ભગવાનને સંત પૂરા કરતા હોય છે. એટલે મહારાજનું એ ભક્તવત્સલ પણ હતું એ આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં દેખાય છે. અને આવા ભક્તવત્સલપણાના દાવે એવા હરિભક્તો સેવા સમર્પણ અને સમજણમાં તૈયાર થયા છે, જે મહારાજના વખતમાં પણ હતા અને આજે પણ આપણને દેખાય છે. અને એવા ભક્તોને એ ભગવાન અને સંત એ કોલ આપીને પ્રેમથી પોતાની પાસે કાયમ માટે એટલે કે અક્ષરધામમાં બેસાડી દેતા હોય છે. એ પણ એમનું ભક્તવત્સલપણાનું અંતિમ ચરમ છે, અંતિમ ચરણ છે કે અંત સમયે કોલ આપીને દર્શન આપીને ધામમાં લેવા માટે આવે છે. અને એ બિરુદ્ધ છે એમનું ભક્તવત્સલપણાનું. તો એવી રીતે જે મહારાજ પોતે હરિભક્તોને કોલ આપતા અને પછી ધામમાં લેવા માટે આવતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ હરિભક્તોને કોલ આપીને ધામમાં લેવા માટે આવે છે. ડભાણ ગામમાં એક વિપ્રાતા ગોવિંદરામ શ્રીજી મહારાજના અનન્ય હરિભક્ત હતા. એમને એકલાને જ એક સત્સંગ, એમના કુટુંબમાં બીજા કોઈને સત્સંગ નહીં, એમના પત્ની સંતાનોને કોઈ સત્સંગ નહીં, અને ડભાણ ગામના બ્રાહ્મણોમાં પણ કોઈને સત્સંગ નહીં. બધા બ્રાહ્મણ તો અદ્વૈત મતને માનતા હોય અને એને તો સ્વામિનારાયણ આવા પ્રગટ ભગવાન અત્યારે છે એ માનવાની કોઈ તૈયારી જ નહીં. અને ગોવિંદરામ ઘણી વખત સ્વામિનારાયણનું ભજન કરતાં કરતાં ગામમાંથી નીકળે ત્યારે બધા કે આ તો ગોવિંદ ગાંડો છે, શું સ્વામિનારાયણને ભગવાન માની બેઠો છે, અને શું સ્વામિનારાયણ એવા તો કામણ કર્યા, ક્યાં કૃષ્ણ કે રામ જેવા ચરિત્ર કર્યા છે કે આ ગોવિંદરામે સ્વામિનારાયણને ભગવાન માને છે. એટલે બધા એની મસ્તી પણ કરે, પણ ગોવિંદરામને તો ખરેખર મહારાજનો એવો અનન્ય આશરો અને ભક્તિ હતી તો અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં બધું ભજન કરે. અને વળી એ બધી વિધિ કરાવવા જાય એમાં પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. એટલે બ્રાહ્મણોએ બધાએ વિરોધ કર્યો કે ભાઈ આ સ્વામિનારાયણ તો ક્યાંય વિધિમાં આવતા નથી, આ ગોવિંદરામ ઉમેરે છે, તેની વિધિ કોઈએ કરાવી નહીં. એટલે કોઈ ગામમાં કે આજુબાજુના ગામમાં ગોવિંદરામની વિધિ ના કરાવે એટલે ગોવિંદરામને વિધિ માટે બોલાવે નહીં. એટલે બિચારાને ગરીબી પણ એટલી બધી આવી ગઈ, પણ સ્વામિનારાયણનું તો મુખમાંથી નામ જરાય સુકાય નહીં. અખંડ મહારાજનું ભજન કરે. ત્યારે એક વખત જ્યારે ગઢડા પધાર્યા કોઈ સમયા પર, ત્યારે મહારાજે ગોવિંદરામને બોલાવીને કીધું કે ગોવિંદરામ હવે તમારી અવસ્થા આવી રહી છે ને અમે તમને ધામમાં લઈ જશું. ત્યારે ગોવિંદરામ કે મહારાજ બહુ સારું, જેમ આપની મરજી હોય એમ, અમે તો આપની કૃપાથી અત્યારે ધામમાં જ બેઠા છીએ અને આ દેહ પડશે તો પણ ધામમાં જ બેઠા છે, આની આ જ મૂર્તિના સાનિધ્યમાં બેસવાનું છે, એવી દ્રઢ સમજણ ગોવિંદરામને. પછી મહારાજને કહ્યું કે જો આવતી સુદ એકાદશી આવશે ત્યારે બપોરે વડતાલમાં રાજભોગ આરતી થશે, તમે તો ત્યાં ડભાણ ગામમાં જ રહેજો અને રાજભોગ આરતી પછી ત્યાં વડતાલનો થાળ જમી અમે તમને લેવા માટે આવશું. મહારાજ તો ગઢડામાં હતા. મહારાજ કે અમે લેવામાં આવશું. અનંત અક્ષર મુક્તો અમારા નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી છે, એ બધા સંતો, પર્વતભાઈ, ગુરુદેવભાઈ, બધા હરિભક્તો સાથે, આખા સાજ સાથે અમે તમને લેવા માટે આવશું. પણ આ વાત તમારે આખા ગામમાં કરવાની, એક એકને કહેજો કે મારા સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ મને લેવા માટે આવશે આ તારીખ ને આ સમય કહેજો તમે. ગોવિંદરામ કે ભલે મહારાજ. અને મહારાજ કે એમને કહેજો કે અમારા સ્વામિનારાયણ ભગવાન છે એટલે અમને લેવા માટે આવે છે, માટે તમે જો સ્વામિનારાયણનો આશરો કરશો તો તમને પણ અંત સમય લેવા માટે આવશે. ત્યારે ગોવિંદરામે કહ્યું ભલે મહારાજ. બહુ આનંદ આનંદ કરતા કરતા મહારાજ ત્યાં ડભાણ પહોંચ્યા અને બધે ગામમાં જઈને તરત એમને તો હાથમાં ઢોલ લીધું અને ઢોલ પીટતા પીટતા બધાને ભેગા કર્યા. ગોવિંદરામ તમને કહે છે તો કે શું? તો કે મારા સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ આવતી સુદ એકાદશીએ બપોરે રાજભોગ આરતી વડતાલમાં કરી થાળ જમી અને મને લેવા માટે આવશે. ત્યારે બધાને એમ થયું કે અત્યાર સુધી તો થોડો ગાંડો હતો, હવે તો પૂરો ગાંડો થઈ ગયો ગોવિંદરામ. એમ તો કંઈ સ્વામિનારાયણ લેવા આવતા હશે અને આવી રીતે કંઈ કોલ આપીને લેવા આવે, અને હજી તો સાજો નર્વો દેખાય છે ને, કે આમાં કાંઈ શરીરમાં કંઈ બીજો કોઈ રોગ તો છે નહીં અને હજી બીજા 25 વર્ષ કાઢે એમ છે, તો આ કેમ આવું કે બોલે છે? અને ઘરે ઘરે જે સવારથી સાંજ સુધી મળે ને કે મારા સ્વામિનારાયણ મને લેવા આવશે, મારા સ્વામિનારાયણ મને લેવા આવશે, મારા સ્વામિનારાયણ મને લેવા આવશે, એક જ રટન ચાલુ રહી. બધાને એમ થયું કે તો ગાંડો થઈ ગયો. અને સુદ એકાદશી આવી ત્યારે સવારના પરમામાં આનંદમાં ખૂબ એ પાણીએ નાવા ગયા ત્યાં પણ બધાને આ વાતો કરીને બધા બરાબર 11-11:15 નો સમય થયો છે અને બધાને એમ આશ્ચર્ય તો થોડું થતું હતું કે આટલું બધું બોલે છે તો કેમ થયું હશે. અને પાછી વાત ગોવિંદરામે એવી રીતે કરેલી કે સ્વામિનારાયણ મને લેવા આવશે, તમે જોજો, અને આવી રીતે તમને બધાને દર્શન થશે. બધાની મશ્કરી કરે કે એમ તો કંઈ સ્વામિનારાયણ આવતા હશે. ત્યારે ગોવિંદરામે કહ્યું, જો લેવા આવે તમે ભગવાન માનશો? તો કે હા, તને લેવા આવે, અમે બધા જોઈએ અને તું વર્ણન કરસ એવું બધું દેખાય તો તારા સ્વામિનારાયણ ભગવાન. અને કે તો તમે આશરો કરશો? તો કે તો તમે ભગવાનનો આશરો કરીએ અને અમે એને ભગવાન માનીએ. તે બધા બ્રાહ્મણોએ સામે પૂછ્યું કદાચ કે સ્વામિનારાયણ ના આવે તો. ગોવિંદરામ કે સ્વામિનારાયણ ના આવે તો ગોવિંદે ખોટો અને સ્વામિનારાયણ ખોટા બસ, પણ તમે જોજો કે આવશે. તો કે બધા ભલે. હવે આવી શરત થઈ ગઈ ગામમાં, એક બાજુ આખું ગામ અને એક બાજુ ગોવિંદરામ. અને પછી બપોરનો સમય થયો, 11-11 થયા એટલે ગોવિંદરામ એના પત્નીને કીધું કે ફરાર તૈયાર થયું હોય તો મહારાજને થાળ થઈ ગયો તો હું જમું. તારે કે થાળ તો તૈયાર છે. અને ગોવિંદરામ થોડુંક ફરાર જમ્યા, પછી જાતે જ આમ ગારનું લીપણ જમીન ઉપર કર્યું અને પછી પોતે બેઠા. તે બધા હસ્યા કે આ સાજો નરવો દેખાય છે એમ થોડે ધમ્મ જ હશે. અને આખું ફળિયું ભરાઈ ગયેલું, આખા ગામના લોકો ભેગા થઈ ગયેલા. અને પછી એકદમ આકાશમાં તેજ છવાઈ ગયું અને શિવજી મહારાજ માણકી ઘોડી ઉપર બેસીને બધાના અંતરિક્ષમાં દેખાણા. અનંત અક્ષર મુક્તો અને બધા નંદ પરમહંસો અને હરિભક્તો બધા દેખાણા. અને મહારાજ આમ વાતે ગાતે સવારી ડભાણ ગામ ઉપર પુષ્પવૃષ્ટિ થઈ અને મહારાજ પધાર્યા અને બધા તમે જોઈ રહ્યા, ઓહો હો શું સ્વામિનારાયણ કે ખરેખરા કે અને આવ્યા ખરા. અને ગોવિંદરામ કે જો આવ્યા કે નહીં સ્વામિનારાયણ ખરા કે નહીં ભગવાન? એટલે બધા માથું હલાવ્યું, નીચું આમ દ્રષ્ટિ રાખીને, સ્વામિનારાયણ ભગવાન ખરા? કે હવે છે ને વડતાલથી અમારા સ્વામિનારાયણના સાધુ આવશે કે અને બધાને વર્તમાન ધરાવશે, માટે બધા વર્તમાન લેજો કે. અને હું તો જો આ ચાલ્યો, આ સ્વામિનારાયણ મને લેવા આવ્યા છે એમ કરીને પલાઠીવાડીને બેઠા અને બધાને હાથ જોડે કીધું, ચલો જય સ્વામિનારાયણ અને બધા સ્વામિનારાયણનો આશરો કરજો એમ કહીને આમ પોડી ગયા. તે દમમાં ગયા. કેવા અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત હશે. અને એવી રીતે આ ગોવિંદરામના આ પ્રસંગથી ડભાણ ગામમાં સત્સંગ બધો શરૂ થયો. એ મહારાજે પોતાનું ઐશ્વર્ય વાપર્યું, પણ મહારાજ આવા ભક્તવત્સલ કે પોતાના અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત હોય એને કોલ આપીને અંત સમય લેવા માટે આવતા. 1999 સાલમાં ત્યાં ન્યૂજર્સી સ્ટેટમાં એલન ટાઉન છે, ત્યાં આપણા હરિભક્ત છે અકુભાઈ પટેલ, અને બહુ જ મોટા બિઝનેસમેન છે. 20-22 જેટલી એમની ડોનટ્સ છે. આ વખતે પણ ત્યાં શિબિરમાં અમને આ પ્રસંગ એમણે કહ્યો. અને આત્મતૃપ સ્વામીએ પણ જ્યારે મહંત સ્વામી વિચરણમાં 2002 સાલમાં ગયા ત્યારે રિપોર્ટમાં પ્રસંગ એમને લખેલો છે. એ અકુભાઈ છે, એમના માતૃશ્રી, લગભગ 65 એમની ઉંમર અને અનન્ય મહારાજના એવા હરિભક્ત, ખૂબ જ નિષ્ઠાવાન ને મહારાજનું એવું ભજન કરે. એમને કેન્સર થયું અને 4th grade થર્ડ સ્ટેજ કેન્સર હતું. અને ડૉક્ટર્સે કીધું કે હવે આ તો ગમે ત્યારે ધામમાં જાય, અત્યારે પણ ધામમાં જઈ શકે અને વધુમાં વધુ 15 દિવસ જીવશે, એટલું બધું કેન્સર એમના શરીરમાં પ્રસરી ગયેલું. ત્યારે અકુભાઈએ સ્વામીને બોચાસન ફોન કર્યો કે બાપા આવી રીતે થયું છે અને ડૉક્ટરે કીધું છે કે આ ધામમાં જાય, અત્યાર સુધી તો આપની કૃપાથી કોઈ પીડા થઈ નથી, પણ હવે કોઈ 15 દિવસમાં એમને પીડા ન થાય અને સુખે આપના ધામમાં બેસી, આ મહારાજના ધામમાં બેસી જાય એવી કૃપા કરજો. અને એમની પણ એવી ઈચ્છા છે કે મહારાજના ધામમાં હવે બેસવું છે. ત્યારે સ્વામી કે ડૉક્ટરને બતાવ્યું, એટલે અકુભાઈ કે હા સ્વામી ડૉક્ટરને બતાવ્યું. અકુભાઈ વાત કરતા હતા ઘરેથી સ્પીકર ફોન ઉપર અને બધા જ કુટુંબીજનો આજુબાજુ બેઠેલા, બધો જ વાર્તાલાપ બંને પક્ષે બધા સાંભળતા હતા. સ્વામી કે ડૉક્ટરને બતાવ્યું? તો કે હા સ્વામી ડૉક્ટરને બતાવ્યું અને ડૉક્ટરે કીધું કે હવે ગમે ત્યારે અત્યારે પણ ધામમાં જાય અને 15 દિવસમાં ધામમાં જાય. ત્યારે અકુભાઈ સ્વામીએ પૂછ્યું કે સાંઈ કે બીજા 1-2 ડૉક્ટરને કોઈને બતાવ્યું, એટલે કે 2nd opinion 3rd opinion માટે એમ? સાંઈ કે એકબીજા 1-2 ડૉક્ટરને બતાવ્યું કે સ્વામી 3 સારા કેન્સર સ્પેશિયાલિસ્ટને બતાવ્યું, ત્રણેયનો અભિપ્રાય છે, ત્રણેય વ્યક્તિગત પોતપોતાની રીતે ટેસ્ટ કર્યા છે અને રિપોર્ટ તૈયાર કર્યા છે, અને ત્રણેયનો આ જ અભિપ્રાય છે કે ગમે ત્યારે અત્યારે પણ ધામમાં જઈ શકે, વધુ વધુ 2-3 weeks જીવે. સ્વામી કે ના, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે સુખે મહારાજના ધામમાં બેસી જાય, પણ એ મહારાજને ત્યાં મંદિરમાં થાળ કરીને જમાડે છે ત્યારે એમની ભક્તિ હજી થોડી બાકી છે, અને નિર્વાસનિક મહારાજને હજી થાળ થોડો જમાડશે પછી થશે તે હજી 5 વર્ષ મહારાજ એમનો થાળ જમશે અને પછી એમને ધામમાં લઈ જશે. ત્યારે રઘુભાઈ કે સ્વામી આપ કહો છો પણ ડૉક્ટર તો આવું કહે છે. ત્યારે સ્વામી એકદમ કેફથી બોલ્યા, સ્વામી કે દેહમાંથી જીવ છૂટો પાડવો એ તારા ડૉક્ટરના હાથની વાત છે કે અમારા હાથની વાત છે? કે સ્વામી એ તો આપના હાથની વાત છે. સ્વામી કે બસ તમે આશીર્વાદ આપીએ છીએ, હજી 5 વર્ષ એમનો થાળ મહારાજ જમશે પછી એ નિર્વાસનિક થશે અને મહારાજના ધામમાં જશે, ફરી બીજો જન્મ એમને લેવો નહીં પડે. રઘુભાઈના ઘરેથી બધા સાંભળતા હતા, એમના પત્ની ને એમના મધર ને એમના દીકરાઓને બધા એકદમ આંખમાં ઝળઝળી આવી ગયા. અને પછી સ્વામી કીધું કે આશીર્વાદ છે, બધું સારું થઈ જશે. પછી ધંધા સંબંધી થોડી વાત અકુભાઈ પૂછીને ફોન પૂરો થયો. પછી તો તબિયત એટલે કેન્સર તો એમનું એમ રહ્યું, પણ જે સાવ પથારી વશ હતા પણ આમ બેઠા થઈ શકે, હરી ફરી શકે. અને અકુભાઈના પત્નીએ પણ એમના સાસુની ખૂબ શ્રદ્ધાથી સેવા કરેલી, કારણ કે સ્વામી અકુભાઈને કીધેલું કે તમારા ઘરનાને કહેવું કે એમની બાની ખૂબ સેવા કરે, એની સેવા કરશે તો મહારાજ રાજી થશે, એવા આશીર્વાદ સ્વામી આપેલા અકુભાઈને. એટલે ખૂબ શ્રદ્ધાથી અકુભાઈના પત્ની બધી સેવા કરતા હતા. અને પછી ત્યાં એ બેઠા પણ થયા, બધી પ્રવૃત્તિ કરી શકે, હળી હરતા ફરતા થઈ ગયા. અને મહારાજનો રોજ થાળ કરીને ત્યાં મંદિરમાં થાળ પાંચ ગાય સવાર બપોર સાંજ, અને પ્રેમથી મહારાજને જમાડતા. પાંચ વર્ષ પૂરા થતા હતા, ત્રણેક દિવસ બાકી હતા, ત્યારે એમના માતૃશ્રીએ ફરી વખત અકુભાઈને યાદ કર્યું કે અકુ તું સ્વામીને ફોન તો કર. અને સ્વામીને કહે કે પાંચ વર્ષ સ્વામી બોલ્યા હતા તો હવે ત્રણ દિવસ પછી પૂરા થાય છે, તો મને મહારાજ ધામમાં લઈ જાય એવું કહે. એટલે અકુભાઈએ ફરી વખત સ્વામીને ફોન કર્યો અને સ્વામી નડિયાદ હતા. અને સ્વામીને વાત કરી કે સ્વામી આવી રીતે આપે કહેલું પાંચ વર્ષ, તો હવે ત્રણ જ દિવસ બાકી છે, કે મને તો બહુ યાદ નહોતું પણ મારા મધરે યાદ કરાવ્યું, તો આપ એમને સુખે ધામમાં લઈ જજો. સ્વામી કે બસ એમની ભક્તિ બધી થઈ ગઈ છે, એ નિર્વાસનિક થઈ ગયા છે, એમને જગતની કોઈ વાસના અંતરમાં રહી નથી, હવે મહારાજ એમને ધામમાં લઈ જશે. આવું બોલ્યા એટલે અકુભાઈના મધર એકદમ રડતા રડતા અકુભાઈને કીધું કે તું સ્વામીને કહે કે તમે લેવા માટે આવજો. એટલે અકુભાઈ કીધું કે બાની બહુ ઈચ્છા છે કે આપ લેવા માટે આવજો. એટલે સ્વામી કે આ તો મહારાજને પ્રાર્થના કરશું ને મહારાજ લેવા માટે આવશે. એટલે અકુભાઈના મધરે કીધું કે ના, અકુને કે ના મારા કહેજો કે તમે પણ આવજો સાથે. એટલે અકુભાઈ કીધું કે સ્વામી બા એમ કહે છે કે મહારાજ તો પધારશે પણ આપ પણ પધારજો. એટલે સ્વામી એકદમ આમ કહે છે, સ્વામી કે હા એ તો આવશું ભેગા, વાંધો નહીં, એ તો અમે ભેગા છીએ જ આવશું, કે એકદમ આમ સાહજિકતા. સ્વામી કે ના ના એ તો આવશું ને ભેગા આવશું, કે વાંધો નહીં, કે એકદમ આમ સાહજિકતાથી વાત કરી. અને પછી સ્વામી કે જો એમની ભક્તિ છે ને એમને તો જોગી મહારાજને પણ ખૂબ થાળ કરીને જમાડ્યો છે, એ જોગી મહારાજ પણ લેવા માટે આવશે અને મહારાજ પણ પધારશે, બધા ખૂબ સુંદર આશીર્વાદ આપ્યા. અને સ્વામીએ કીધું કે પરમ દિવસે મોડી રાત્રે મહારાજને અમે લેવા માટે આવશું, એવું સ્પષ્ટ વાત કરી કે પાંચ વર્ષ એમના પરમ દિવસે પૂરા થાય છે તે મોડી રાત્રે અમે આવશું. એટલે ઘરે બધાને ખબર હતી કે સ્વામી આવું બોલ્યા એટલે મહારાજને સ્વામી આવશે. અકુભાઈના પત્નીએ છેલ્લા 10 વર્ષ ખૂબ એમની શ્રદ્ધાથી એમના સાસુની સેવા કરેલી અને બધી જ દૈહિક ક્રિયામાં બધી રીતે મદદરૂપ થાય. એટલે અકુભાઈના પત્નીએ એમને વાત કરી એમના સાસુને કે ઘણી વખત મહારાજ સ્વામી આ રીતે લેવા આવે છે, પણ એવા પ્રસંગો છે કે કોક વખત ખાલી પેલાને દર્શન થાય, કોક વખત કુટુંબમાં બધાને દર્શન થાય, કોક વખત આખા ગામમાં થાય, ઘણું બધું આમાં પ્રસંગોમાં હોય છે. જો તમને દર્શન થાય તમે એક વિનંતી તો કરજો મહારાજને સ્વામીને કે મને પણ દર્શન થાય. તો કે હું કરીશ, એના સાસુ કે પણ જો આ તો એમની ઈચ્છાની વાત છે, કે ના તમે એકવાર કરજો. તો કે બહુ સારું. રાત્રે મોડે સુધી અકુભાઈના પત્ની એ સ્વામિનારાયણ મહામંત્ર લખતા હતા એમના સાસુના પલંગની બાજુમાં. લગભગ 1 વાગ્યાનો ટાઈમ થયો અને બધાને ઘરે કહી રાખો આજે મોડી રાત્રે મહારાજના સ્વામી આવવાના છે, બધા જાગતા રહેજો. એટલે છોકરાઓ તો બીજા એની રૂમમાં જાગતા હતા પણ ભણતા મળતા સૂઈ ગયા. અકુભાઈ આખા દિવસના થાકેલા આવે એની રૂમમાં બેઠા હતા. એના પત્નીને કીધું કે તને આમ સહેજ કંઈક એવો અણસાર આવે તરત બૂમ પાડજે, હું આવી જઈશ નીચે. ત્યાં ઉપર બેઠા હતા અને ચોપડી વાંચતા વાંચતા વળી એમને આમ ઊંઘાવી ગઈ ખુરશી, તો ચોપડી આમ મોઢા ઉપર રહી ગયેલી અને એકદમ તેજ છવાઈ ગયું. અને અકુભાઈના મધર એકદમ પથારીમાં 70-72 વર્ષની ઉપર સફાળા બેઠા થઈ ગયા અને કે મહારાજા સ્વામી આવ્યા. એટલે અકુભાઈના પત્ની એમ જોયું રૂમમાં કે સ્વામી ક્યાં, એકદમ ખૂણામાં સ્વામી આખા જે આપણે મૂર્તિ જોઈએ છે બ્લેક બેકગ્રાઉન્ડમાં હાથમાં માળા લે છે અને સ્વામી એમ ઊભા છે, એ મૂર્તિ જે એમના ઘરમાં એ કાયમ એ એમના માતૃશ્રી દર્શન કરવા માટે પલંગની સામે જ રાખતા, એ જ પોઝમાં સ્વામી એમ સામે ઊભા હતા અને એકદમ તેજસ્વી મુખારવિંદ અને હસતું મુખારવિંદ કે જો સ્વામી આવી ગયા. અને એકદમ સ્વામીને હાથ જોડીને એમના સાસુ એમ જય સ્વામી કર્યા. અને આ બાજુ જોયું તો આ કોર્નરમાં શ્રીજી મહારાજ ઊભા હતા અને મહારાજ પણ એકદમ પ્રસન્ન મુખમુદ્રામાં હાથ આશીર્વાદ રૂપે ઊંચો કર્યો. અને મહારાજના હાથમાંથી અકુભાઈના મધર અને અકુભાઈના પત્ની બંને નામ તેજના લીસોટા દેખાણા કે મહારાજામાં આશીર્વાદ વરસાવે છે. અને પછી અકુભાઈના પત્નીને એમ થયું કે અને આખું બ્લ્યુ એકદમ તેજ, જે અક્ષરધામના તેજનું વર્ણન છે આખું ઓરડામાં સમાઈ ગયું. અકુભાઈના પત્ની એકદમ રસોડામાં દોડ્યા અને મોઢું ધોયું કે હું મને સ્વપ્નું આવે છે કે બધું સાચું છે કે, અને દોડીને પાછા આવ્યા તો જોયું કે હા મહારાજ સ્વામી ઊભા છે. પછી એકદમ યાદ આવ્યું કે મારે અકુભાઈને બે દીકરાને જઈને ઉઠાડી આવું કે મહારાજ સ્વામી આપણા ઘરે આવ્યા છે. એટલે દોડ્યા ઉપર ત્યાં પહેલાં મળે અને અકુભાઈ ત્યાં આમ પલંગ ઉપર લાંબ આમ ખુરશી ઉપર આમ ઊંઘ આમ ઊંઘ આમ જરા આંખ નીચી ગઈ અને આમ પેલી ચોપડી મઢા ઉપર રહી ગઈ. એટલે અકુભાઈને આમ ખભા ઉપર કે અકુ ઉઠો કે સ્વામીની આવ્યા છે લેવા આવ્યા બાને એમ કહી તો દોડે. એટલે એ પેલા પગ ઉતારીને સીધો આમ દોડીને નીચે આવ્યા અને નીચે આવ્યા અને આ બાજુ એમ થયું કે આ બાજુના રૂમમાં બે દીકરાઓ છે એને જરા ઉઠાડી આવું. એ અંદર ગયા અને પેલા એ હજી નીચે પહોંચ્યા ત્યાં સુધી તેના બા એટલે ધામમાં ગયેલા અને પથારીમાં સૂઈ ગયેલા. અને મહારાજ સ્વામી એમનો જીવ એટલે કે એમનો આત્મા અક્ષરધામમાં દિવ્ય દે આપીને લઈ ગયેલા. એટલે પછી અકુભાઈને બહુ અફસોસ થયો કે હારું મહારાજ સ્વામી ઘરે આવ્યા, આપણને ખબર હતી કે મોડી રાત્રે આવવાના હતા. એટલે અકુભાઈના પત્નીએ કીધું કે જો મેં બાને કહી રાખેલું કે તમને દર્શન થાય તો મને દર્શન કરાવજો, અને અખંડ બાજુમાં બેસતી અને ભજન કરેલું અને વિનંતી કરેલી મને દર્શન થઈ ગયા અને તમે રહી ગયા. એટલે અકુભાઈ બિચારાને તે દાડાનો અફસોસ છે કે મહારાજ સ્વામી ઘરે આવ્યા પણ હું રહી ગયો કે છે. એટલે પછી એને સ્વામીને ફોન નહીં કહ્યો, બધી વિધિ બધી પતી ગઈ અને સ્વામીને ફોન કર્યો અને પછી સ્વામી કીધું સારું એમને સંતમાં હેત હતું તો મહારાજને સ્વામી આવીને એમને ધામમાં બેસાય સુખે મહારાજના ધામમાં બેઠા છે એમ કહીને ખૂબ સુંદર આશીર્વાદ આપ્યા. અને પછી અકુભાઈએ છેલ્લે ફોનમાં પૂછ્યું પણ કે સ્વામી મને કેમ દર્શન ના થયા, કે મને હું દર્શનમાં રહી ગયો ને, કે એમને પ્રસંગ આખો વર્ણવેલો અને પ્રસંગમાં ખાલી એટલું જ કહેલું કે આ રીતે તમે ધામમાં લેવા માટે આવ્યા, પોતે મોડા આવ્યા, થાકી ગયેલા, ઉપર બેઠા, તે બધી વાત એમણે કરેલી નહીં આમ. એટલે સહેજ એમ કે બાપા આ રીતે છેલ્લે અંત અવસ્થામાં આવું થયું એમ ઔપચારિક વાત કરેલી. અને સ્વામીને પૂછ્યું સ્વામી મારા ઘરવાળાના દર્શન થયા અને મને કેમ ના થયા. સ્વામી કે પણ તું ઉપર ઊંઘતો તો તું રહી ગયો લે અંતર્યામી પણ. હા સ્વામી કે તું ઉપલા રૂમમાં જઈને ઊંઘી ગયેલો તે ઊંઘતો રહી ગયો કે. પછી સ્વામી કે જાગતા ને પાડી, સ્વામી કહેતા ને કહેવત સ્વામી બોલે કે સ્વામી કે જાગતાને પાડી અને ઊંઘતાને પાડો. સ્વામી કહેતા રે જાગતા હતા અને સેવા કરી છે પણ એમના પત્નીએ સ્વામીની આજ્ઞાથી એમના સાસુની ખૂબ શ્રદ્ધાથી સેવા કરેલી તો મહારાજ સ્વામીના દર્શન થયેલા. પણ જો આવી રીતે જેમ ગોવિંદ રામને કોલ આપીને મહારાજ ધામમાં ગયા લઈ ગયેલા એમ આજે પણ અનેક પ્રસંગો આવા બન્યા છે. આકુભાઈના મધરને ત્યાં એલન ટાઉનમાં મહારાજ અને સ્વામીએ પ્રત્યક્ષ દર્શન આપી અને ધામમાં લઈ ગયા. તો આવી રીતે પોતાના લાડીલા હરિભક્તોને અનેક પ્રકારે લાડ લડાવે છે. કાર્યાણીનું પાંચમું વચનાવ્રત છે અને એ પ્રકારે એવી રીતે વર્તી અને મહારાજ સ્વામી સર્વ પ્રકારે પોતાની મૂર્તિનું સુખ આપતા હોય છે એ આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય છે. અને પોતાનું બિરુદ છેક છેલ્લા સમય સુધી જાળવી રાખે છે કે પોતે ભક્ત વત્સલ છે અને પોતાના ભક્તને હાથ પકડીને મહારાજના ખોળામાં અક્ષરધામમાં બેસાડી દે ત્યાં સુધીની એમની જવાબદારી એ ખૂબ જ સારી રીતે નિભાવે છે. એટલે જેવા મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે ભગવાન પોતાના ભક્તમાં રહે છે તે પાત્ર પ્રમાણે રહે છે. એટલે આપણે સર્વોપરી પાત્ર થવું તો ભગવાન સમગ્ર પ્રમાણે રહે, નહીં તો ભગવાન પોતાના ભક્તમાં રહે છે આપણા બધાના હૃદયમાં ભગવાન રહ્યા છે, બધા જીવ પ્રાણી માત્રમાં રહ્યા છે પણ પાત્ર પ્રમાણે રહે છે. એટલે જેમ જેમ જેમ મોટા ભગવદી તેમ તેમ તેમાં વિશેષપણે રહે છે, નહીં તો આપણે બધા ભગવાન રહ્યા છે એવું સમજણ બરાબર નથી. તે પાત્રમાં રહે છે ખરા, બધામાં રહ્યા છે, જીવ પ્રાણીમાં તો રહે છે પણ પાત્ર પ્રમાણે રહ્યા છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે ભગવાન સૂરીનું દુઃખ કાંટે મટાડે છે એમ કરે તે કેમ જણાય. તો માનવું કઠણ છે, પ્રસંગ પડે ત્યારે ખબર પડે પણ છે, હકીકત છે. ભગવાન સૂર્ય કાંટે મટાડે છે. એ પ્રશ્નનો ઉત્તર જે આપણે પણ એવું કેટલુંક થતું હોય ને બ્રહ્માંડમાં પણ થાય તે તપાસી જોઈએ તો જણાય છે. કાળમાંથી સુકાળ કર્યો તેમ કેટલાક ઉપદ્રવ ટાળી નાખે છે. અત્યારે કોરોનાનો હજુ લટકે છે પણ એમાં કંઈક ભગવાનની ઈચ્છા હશે આપણને ખબર ના પડે. પણ ભગવાન જે કરે સારું જ કરે છે. પ્રથમના 74માં પણ લખ્યું છે મહારાજે, મહારાજ જે કરે સુખ આપે દુઃખ આપે પણ જે કરે એમાં સારું જ કરે છે. દાસના દુશ્મન હરી કદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે, એ તો છે જ. એટલે કેટલી વાત સમજવાની રહે છે. બીજું તો ઉપર ઉપરથી બધું આ બધી ઘણી વાતો આપણને કરી છે એ સમજાય, પણ ઘણી વાત મર્મની વાત હોય જે હાથમાં ના આવે, એને સમજવું પડે, એને અનુભવવું પડે, ત્યારે મેળ પડે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આ લોકમાં દેશકાળ તો લાગે ને ઓછી ઓછું વર્તાય કે વધુ વર્તાય, પણ રુચિ સારી રાખી અને તે રુચિ સહાય કરે છે. જે આપણને કાશીદાસને, બોચાસન કાશીદાસને જેલમાં જવું પડ્યું, હવે એમનું કંઈ એવું કર્મ નહોતું, પણ મહેસૂલ ભરાયું નહોતું અને આવું થયું. એટલે પણ રુચિ સારી, ભગવાનના ભક્ત હતા એટલે કંઈ રુચિ અંતે રુચિ સહાય કરશે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી, આવી વાત તો ક્યાંય થતી નથી, માટે વિષય ખોટા થઈ ગયા છે. સ્વામી કે આવી વાત તો ક્યાંય થતી નથી, બ્રહ્માંડમાં આ વાત ક્યાંથી થાય, મારા સ્વામીની વાતો ક્યાંથી થાય, મારા સ્વામી દર્શને નથી, અગોચર છે ભગવાન તો, એટલે આ બીજાના નજરમાં આવે જ નહીં, તો પછી એની વાત તો ક્યાંથી થાય. આવી વાત તો ક્યાંય થતી નથી, માટે વિષય ખોટા થઈ ગયા છે, અને આવી વિષય ખોટા થઈ ગયા છે. ને વાસના જેવું જણાય છે તે તો દેહધારીને એમ હોય, તેમાં સદાશિવની હવેલી દ્રષ્ટા દીધું તથા ભગવાનની ઈચ્છા સમજી. ખંભાતના સદાશિવ નામના ધનાળાય હરિભક્તે કળા કોતરણીવાળી લાકડાની હવેલી બનાવેલી. તેના વાસ્તુ પ્રસંગે ગોપાલ સ્વામીને તેડવા વડોદરા ગયા. સ્વામીએ તેમને 15 દિવસ રોકીને જગતના નાસુપાણીની ખૂબ વાતો કરી. એવામાં ઘરેથી કાગળ આવ્યો કે હવેલી બરીને ખરાક થઈ ગઈ છે. સદાશિવભાઈ કહે, સ્વામી જો હું અહીંયા ના રોકાયો હોત તો હવેલી ભેગા બળી મળત, એટલી મને આશક્તિ હતી, એ હવે વાતો સાંભળીને અંતરમાંથી જ બળી ગઈ. જો અંતરમાંથી ગુણાતીતાન સ્વામીને દીક્ષા આપવાની થઈ, તો સ્વામીએ કહ્યું કે મહારાજે કહ્યું કે તમે ઘરના બધા માણસ હોય અને બારી કરીને આવો તો દીક્ષા આપીએ. તો સ્વામી તો ઉપડ્યા, તો પછી મહારાજ રોક્યા. મહારાજ કહ્યું કેમ આજ્ઞા પાડી? મહારાજે કહ્યું કે મહારાજ તમે કહ્યું તો ઉપરથી તો બધું નાશ, પણ અંતરમાં તો સદા બરેલું જ હતું, બધું કાંઈ હતું જ નહીં. એટલે અંતરમાંથી બારવાની વાત છે. આપણે ઉપર ઉપરથી જે સદાશિવભાઈની વાત મહારાજે કહી, કેટલી સુંદર વાત કરી, એમાં હવેલી સુંદર બનાવેલી અને એમાં આશક્તિ રહે, જે પ્રમાણે બનાવી એ પ્રમાણે આશક્તિ રહે. એટલે પછી ગોપાલ સ્વામી 15 દિવસ રોકાવાની વાત કરી અને ખૂબ સાંખે વૈરાગની વાતો કરી અને હવેલી અંતરમાંથી બારી નાખી, અંતરમાંથી ખાક થઈ ગઈ કે રહે કે ના રહે. અને ત્યાં જ પત્ર આવ્યું કે હવેલી બળી ગઈ છે, એટલે તમે રોકાવજો. એટલે સ્વામી કહ્યું કે જો મહારાજ તમે મને ના રોક્યા હોત તો હવેલી ભેગી હું પણ બળી જાત, પણ હું સાધો રહ્યો છે કે તમારી વાતોથી હું સાધો રહ્યો છે. હવે તો બીજી થશે, પણ દેહ નાશ થાય તો ક્યાંથી મેળો પડે. સ્વામિનારાયણ હરે સાંઈ વાત કરી દે. આપણે પોતાના સ્વરૂપને અક્ષર માનવું તે ન મનાય તો પણ સ્થૂળ દેહને પોતાનું માનવું નહીં. આપણે છીએ જ નહીં ખરેખર. કેટલાય દેહ બદલ્યા છે આપણે, કેટલાય અનંત દેહ બદલ્યા. તે કયો દેહ તમારો છે, કયા દેહથી તમે કામ કર્યો, એટલે તો નાશવંત છે. એટલે સ્વામીએ કહ્યું કે ભલે આપણે અક્ષર, આપણે પોતાના સ્વરૂપને અક્ષર માનવું તે ન મનાય તો પણ સ્થૂળ દેહને પોતાનું માનવું નહીં. સ્થૂળ દેહ તો કેટલાય બદલ્યા છે, એટલે સ્થૂળ દેહ પોતાનું માનવું નહીં. ને મહારાજનું મત તો ત્રણેય દેહને ન માનવા ને અક્ષર માનવું. મહારાજનું મત સ્થૂળ સૂક્ષ્મ કારણ આ ત્રણેય દેહને પોતાનું માનવું નહીં. સમજણની કાચક છે, ખામી છે. એટલે જો આપણે અંતરમાં આ ભલે બધા દેહ છે પણ પોતાનું માનવું નહીં. ચોખ્ખું દેખાય છે સ્થૂળ સૂક્ષ્મ કારણ. એટલે આપ સ્વામી તો કહું કે હજી આનંદ દેહ ધર્યા છે, કયું દેહ આપણે પોતાનું માનવું અને કઈ રીતે કાર્ય કરવું. એટલે સ્વામી તો કહ્યું, પછી મારે કહ્યું કે સ્થૂળ સૂક્ષ્મને કારણ એ ત્રણેય દેહ પોતાનું માનવું નહીં. હવે સૂક્ષ્મને કારણ તો બહુ મોટી વાત છે, પણ તો એ છતાંય સ્થૂળ દેહ તો પોતાનું માનવું જ નહીં. પોતાને અક્ષર માનવું, પોતાને આત્મા માનવું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. એ તો જેમ બ્રાહ્મણને ઘેર જન્મ થયો તે બ્રાહ્મણ, તેમ આપણને ભગવાન મળ્યા તે અક્ષર માનવું. અક્ષરહમ પુરુષોત્તમ દાસોસ્મિ. આપણે અક્ષરથી કોઈ મોટું નાનું નથી, એટલે અક્ષર. પણ ભગવાનના દાસ, ભગવાન દાસ તો રહેવું. પોતે જે ખાલી અક્ષર માનીએ પોતાને તો છકી જવાય, પણ પુરુષોત્તમના દાસ છે એ તો માનીએ તો બધું બેલેન્સ રહે. અને ભક્તિ નિરાતે દાસભાવે ભક્તિ થાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. લાકડાની લોળાની બેડી કરતાં પણ સ્ત્રીધનની બેડી કઠણ છે. લાકડાને લોઢાની બેડી એ તો દેખાય, આપણા હાથમાં પગમાં પડી હોય તે દેખાય અને સમજાય પણ ખરી, પણ એના કરતાં સ્ત્રીધનની બેડી કઠણ છે ને મોટી છે. કઠણ છે ને મોટી છે, એટલે બહુ બધું આખું જ્ઞાન માત્ર તો આમાં સમજ્યા છે. આપણે બધું જ્ઞાને કરીને આ રીતે સમજણ કરવાની. ઓલી બધી તો વાત સમજાય, પણ લાકડા લોઢાની બેડી પણ આ સમજાતી નથી. અને કઠણ છે એટલે એમાં ઊંડા ઉતરવું પડે તો સમજાય. ને તે બેથી મુકાય તો પછી ઇન્દ્રિયની બેડી મોટી છે. એનાથી મુકાય શ્રીધનની એ તો હોય, પણ ઇન્દ્રિયની બેડી એ તો અનાદિકાળથી તો ભેગા જ છે અને એમાંથી નોખો પડાતું જ નથી. એટલે એ બેડી જુદી, એ બેડી ને એથી ન દબાય. એ તો માયા પરનો આવેલો હોય તે ન દબાય, બીજો દબાય. એ માયા પરને મુક્ત કોટીના જે હોય ખરેખર એ ન દબાય. એ તો બધી સમજણ છે અને બધી બધું ગોઠવણ કરેલી છે સમજણે કરીને, એટલે તો ના દબાય. બધું જાણપણું છે, એને બધું ખ્યાલ છે, બધી સમજણે કંઈ જ્ઞાને કરીને બધું બેલેન્સ છે, એટલે એ તો ન દબાય. આ બીજા બધા તો સિંહધનની બેડીથી દબાય, ઇન્દ્રધનની બેડીથી દબાય, એનાથી ન દબાય એ તો માયા પરનો છે, તે ન દબાય. બીજો દબાય ને ઇન્દ્રધનની ન દબાય એ દેવ કે મનુષ્ય ન કહેવાય, એ તો મુક્ત જ કહેવાય, એની કોટી જુદી છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, સ્વાન સુકર બિલાડ ખર, એના ટોળા માહેલો જંત, તેને મૂકે કરી સંત, જો મળે સદગુરુ સંત. ગમે એવો હોય, ધકો પગી મૂજો સૂરો એવાને પણ પાપના પર્વત કહે, પણ એને બદલી નાખ્યા તો આ તો, એટલે બીજો ગમે હોય, સ્વાન સુકર બિલાડ ખર, તેના ટોળા માયાનો જંત, તેને મૂકે કરી સંત, જો મળે સદગુરુ સંત. ખરેખર આ સાધુ મળે તો એને બદલી નાખે, એને કલેવર બદલી જાય. સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે એમ કહીને કહ્યું છે, વસ્તુ નહીં કોઈ સંત સમાના, તે આપણને મળ્યા છે. એટલે ફરી ફરીને સ્વામી પોતાની સ્વરૂપની વાત કરે છે કે તમે ઓળખો, તેમ ખાલી ખાલી ભજન કરતા નહીં પણ ઓળખો. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, મહારાજ કહેતા જે નામ કેનું લઈએ, પણ આગળ તો કલ્યાણ કેવા કર્યા છે. મહારાજ કહેતા જે નામ કેનું લઈએ, પણ આગળ તો કલ્યાણ કેવા કર્યા છે, તો પોતાના સમર્થ સામર્થ પ્રમાણ છે, ને કેટલેક તો મોટા મોટા કૂવા ખોદ્યા છે, દારૂ માંસ વિચાર વગેરે ધાર્મિક સ્વરૂપ આપી શરૂ કરેલ અધોગતિનો પંથો. હવે જે પાપનો પાપ નરું પાપ હોય એ દારૂ માંસ એને ધાર્મિક સ્વરૂપ આપીને હવે મોટા કૂવા ખોદ્યા છે, એ ક્યારે જીવ બહાર નીકળે જ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ખટવાંગ રાજાનું બે ઘડીમાં કલ્યાણ કર્યું, તે સાધુ તો બહુ દયાળુ છે, તે એને ખબર ન પડે પણ પ્રગટના સંબંધનું બળ લખે છે એમ સમજવું. સૂર્યવંશના ચક્રવર્તી રાજા દેવોને અસુરોની લડાઈ વખતે દેવોના પક્ષમાં રહી દૈત્યોને સંહાર કરનાર, જ્યારે મેદાનમાં તેમને ખબર પડી કે પોતાનું મૃત્યુ આવ્યું છે, ત્યારે દેવોના વિમાનમાં ઝડપથી અયોધ્યા આવી સરયુ તીરે બેસી અંતર્વૃત્તિ કરી ગયા. દેહ પરિવાર રાજ સંપત્તિ બધાનું સાખે કરી ભગવાનનો ચિત્ત જોડી દીધી. પોતાનું મૃત્યુ ખટવાંગ રાજાને પોતાનું મૃત્યુ બધાને વશ કર્યા, દબાવી દીધા બધા, પણ પોતાનું મૃત્યુ આવ્યું તે વખતે તો એમને બધું સાખે કરી નાખ્યું, બધું ઘરબાર છોડી દીધા અને ગંગા કિનારે જઈને તપ કર્યું અને ભગવાનને સંભાળ્યા અને મોક્ષ પામ્યા. સદાન સાંઈ મહારાજની જય. તે વખતે આવી ભાવના હતી કે આવી રીતે તમે હાથ પકડી રાખજો. બધાએ ખૂબ સારો લાભ આપ્યો અને બધાની ભાવના પૂરી થઈ. જો આપણે તમે થાર ધરતા હતા તો મેં તો સાચે સાચ તમે જે માનતા હોય લાભ મળ્યો એટલે ભગવાનને ધરાવી દીધા. એટલે જો આ બધું આપણે તો હવે

રહેવાની છે. તો એ મનમાં આ સત્સંગ આખો દિવ્ય છે. શ્રીજી મહારાજે ખાસ કહ્યું છે કે 1000ની નોટ છે, કેવું ના પડે કે 1000ની નોટ માન, કેવું પડે? ધીસ ઇઝ 1000 $100, $100 નોટ, ધીસ ઇઝ $100 નોટ, કેવું પડે કોઈને? તો જેમ શ્રીજી મહારાજ આ સરકારના સિક્કામાં આપણે $100ની નોટ મનાય છે, એક તો 2 પૈસાનો કાગર જ છે, છાપ વાગી એટલે $100 થઈ ગયા, એ તો 2 પૈસાનો કાગર જ હતો. એમ શ્રીજી મહારાજ આ બધા મનુષ્ય જેવા દેખાય છે, 2 પૈસાના કાગર જેવા દેખાય છે, પણ મહારાજનો સિક્કો પડ્યો એટલે બધા દિવ્ય છે. સિક્કો પડ્યો એટલે બધા દિવ્ય છે. હવે તમે જે ઓછું વધતું કરો એ તમારી ખોટ. મહારાજ $100ની નોટ સિક્કો મારી દો એટલે અરસપરસ આપણે હરિભક્તોએ મહિમા સમજવો, અરસપરસ પગે લાગવો, અરસપરસ મહિમા જ વાત, સારી જ વાત, પોઝિટિવ વાત જ આપણે કરવાની છે. નેગેટિવ આ સત્સંગમાં ખપે જ નહીં. સત્સંગમાં જે એને જ ખોટ છે, જે કોઈ અવગુણ લેતો હોય એને જ ખોટ છે, એને ખબર નથી પડતી. અને જેનો અવગુણ લીધો એ જો ધીરજ રાખે તો એને લાભ થાય. તો શ્રીજી મહારાજ કહ્યું સહન શક્તિ, સહન કરવું એમાં બહુ માલ છે. એટલે 2 શબ્દ કોઈ તમને કહી જાય, આપણે સહન કરી લઈએ તો તમને માર્ક્સ મળે. મહારાજ ઓલાથી કટ કરીને તમને આપી દે માર્ક્સ. અને એવું કટ કરવાની વાત જ નથી. શ્રીજી મહારાજ સાક્ષાત વાત કરી છે મહારાજે, કે જે ભલે અમારી સેવા ના કરતો હોય, મહારાજની સેવા કોને કેટલાને મળે, ભલે અમારી સેવા ન કરતો હોય, જો આ વાત યાદ રાખવા જેવી છે. એટલે આપણે બધાને લાભ, લાભમ લાભ. તમે 1000 માઇલ 10000 માઇલ દૂર રહો તો એ તમને લાભ, અને બાજુમાં બેઠો હોય તો એ લાભ ન મળે, એવું છે. તો શ્રીજી મહારાજે વાત કરી, ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારે અતિશય સેવા કરી એમ માની લઈએ છીએ. આ વાત સાચી છે ખરેખર? તો બસ આના ઉપર કૂદી પડો ને. આડી અવડી વાત સુકામ કરવી, ખોટનો ધંધો. એટલે આ ખૂબ મજાની વાત છે. મહારાજ સાક્ષાત શ્રીજી મહારાજ, જેને જેનાથી પર કોઈ સત્તા નથી, એ કહે છે પરના પરના પર મહારાજ છે, એ કહે છે. અને એમાં વિશ્વાસ ના આવે તો આપણે શું ધોર્યું બધું? આ જન્મ લેખે અલેખે લાગે. એટલે મહારાજ જે શબ્દો કયા છે એમાં દ્રઢ વિશ્વાસ રાખીને અને પોઝિટિવ બધું, આ સત્સંગમાં પોઝિટિવ જ સૌરું જ લેવું, સૌરું ગ્રહણ કરવું. અને બીજા બધાનો જો અંગ્રેજીમાં એક કહે છે ને કે ડુ ધ બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ. બધો કચરો પડી મૂકે ને અને માલ લઈ લેવો, એટલે દીવો ભાવ આપણે બધાને રાખવો. અને મહારાજે પોતે જ કહ્યું સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે યુક્ત.

બધું દિવ્ય છે. અને શ્રીજી મહારાજ કહે કે બધાને દિવ્ય જોવા એ જ બ્રહ્મ વિદ્યા, બધાને દિવ્ય જોવા એ જ બ્રહ્મ વિદ્યા. એટલે આવો બધો માલમ માલ લઈ ઉઠામો માલ, આ દીવ ભાવનો ને ગુણગ્રહણ ને આ બધો એ બેગમાં કોથળામાં ભરી લો, ટનબંધ ભરી લો અમે, અને માલમ માલ થઈ જાઓ. કચરો માન ઈર્ષા અદેખાઈ આ બધું અવરો ધંધા છે, એ બધું મૂકી દેવું. એટલે આપણે તો જો માલમ માલ થવું હોય તો એક સેકન્ડમાં, અને કચરો ઉથંબો હોય જે અનંત જન્મથી કરતા આવ્યા છે એ કરવું હોય તો ભલે તો અહીં મરજી એવું છે. એટલે આપણે શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી આવ્યા છે, ગુણાતન સાહેબ અક્ષરધામમાંથી આવ્યા છે. કોઈ દેશ આપણને મેળ ના ખાય, ક્યારે મેળ ના ખાય, પણ છતાંય એ પોતે મનુષ્ય રૂપે આવ્યા છે તારા પત્તો પડ્યો, નહીં તો આપણને પત્તો જ ના પડે. તો જો મનુષ્ય રૂપે આવ્યા, આપણા જેવા થયા, આપણે બધી આપણા ભેગા ભર્યા, રમ્યા જમ્યા બધું કર્યું, અને આપણને જે રીતે આપણને સુખ આપવું હોય, સુખ જોઈતું હોય એ રીતે આપ્યું, તો બધા આપણે બહુ મહારાજનો આભાર માનવો, નહીં તો કોઈ પત્તો પડે નહીં. એટલે અને આજે પણ જે મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ, યોગી અપા શાસ્ત્રી મહારાજ, યોગી અપા, એમને કોઈ ખામી રાખી નથી, બધું જ આપણે જોઈએ એના કરતાં વધારે આપી દીધું છે. અને પછી આપણે જો ચૂંચું કરીએ તો તમારી મરજી નહીં હોય છે, બધું સારમાં સાર આપ્યું છે. એટલે ભગવાન જ પોતે સાર છે, એ આપણને મળ્યા છે. એટલે આ વ્યવહારના દુઃખ, આ તમારે બારી ના ઘર બન્યું ના બન્યું, ગાડી આવી ના, એ બધું કચરો રહેવા દે. આ શ્રીજી મહારાજ ભગવાન છે અને આપણે એમના આશ્રિત છીએ, અને આપણે બ્રહ્મરૂપ બ્રહ્મભાવે એમની સેવા ભક્તિ કરી લેવી એ જ સાર છે, બીજું બધું કચરો છે. સદાનંદ સાંઈ મહારાજ.

श्री स्वामीनारायण भगवान जय। बाळको नाना नाना बाळको ओला साव टेणिया जेवा ए बोलतो तो नामावली એટલે અને નમાવાલી નાના નાના બધા કંઠસ્થ થઈ જાય એટલે આપણે પણ એવી રીતે ભાગ લેવો મુખપાઠમાં મોટા હોય પણ તો એ થોડુંક તો મુખપાઠ કરી લેવું કલ્યાણના જતનનું વચનામૃત પ્રથમનું 35મું સંવત 1876ના પોષપદી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ તરે ઢોલિયા પર ઉગમણ મુખારવિંદે વિરાજતા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યાજી, તમે પ્રશ્ન પૂછો કામે પૂછીએ. ત્યારે મુનિએ કહ્યું છે, હે મહારાજ તમે પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યાજી, કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે, કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી. પોતાનું કલ્યાણ સુરક્ષિત રાખ્યું છે અને એમાં કોઈ રીતે પાછો પડતો નથી. જ્યાં કલ્યાણની વાત આવી, મોક્ષની વાત આવી, તરત એમાં નજર પહોંચે અને એ અપનાવી લે. અને પોતાનું આ વાક્ય પોતા માટે છે એવું માની લે કે એ મોક્ષની વાત. એટલે આપણે જેમ જતન કરીએ છીએ માલ મિલકતનું બધું કઈ કઈ કેવી રીતે જતન કરીએ છીએ એવી રીતે આ મોક્ષને માટે જતન કરે છે. થોડી બુદ્ધિ છે પણ આ માલ મિલકત જે આપણે અલૌકિક માલ મિલકત એમાં પાછો પડતો નથી, તક ઝડપી લે છે અને દ્રઢ કરીને પોતાને આ બધું પ્રાપ્ત થયું છે માની લે છે. ભલે થોડી બુદ્ધિ છે પણ આવું અને વલણ છે. અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે, બીજો પુરુષ તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટામાં પણ ખોટ કાઢે એવો છે, મોટા મોટામાં ખોટ કાઢે એવો છે. અને બીજો પુરુષ તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટા પણ ખોટ કાઢે એવો છે તોય પણ તે કલ્યાણને માર્ગે ચાલતો નથી, તેનું શું કારણ છે? એ બધું ડાપણ, આખી દુનિયાને ડાપણ કરે પણ પોતાને રહી જાય, એટલે જે પોતાને કલ્યાણને માર્ગે ચાલવું એમાં બહુ બુદ્ધિ પહોંચતી, સાવ બુદ્ધિ પહોંચતી નથી, બહુ બુદ્ધિ નહીં સાવ બુદ્ધિ પહોંચતી નથી. એ સામાન્ય ગણે છે આ બધું કલ્યાણનું જે જતન કરવું એ સામાન્ય ગણે છે. ઠીક છે બધું, આ તો બધું સત્સંગો ભેગા થયા છે બધા લોલે લોલ, પણ એમાં રહી જાય છે ખરેખરું જે
સત્સંગમાં સત્સંગ કરીને જે પામવાનું હતું એમાં હાવ કોરો રહી ગયા છે. પછી શ્રીજીભાઈ બોલે, અમે ઉત્તર કરીએ છીએ એમાં બુદ્ધિ તો જાજી છે પણ એની બુદ્ધિ દૂષિત છે. આ અંદર કંઈક દૂષણ છે એને લીધે બધું અટકે છે, એની બુદ્ધિ ખુલતી નથી. એને આ માર્ગે કલ્યાણ માર્ગે બુદ્ધિ ખુલતી નથી એ મહારાજ વાત કરે. મેં ઉત્તર કરીએ છીએ એમાં બુદ્ધિ તો જારી છે પણ એની બુદ્ધિ દૂષિત છે, માટે કલ્યાણ માર્ગે ચાલી શકતો નથી. બધું સત્સંગમાં છે, રહે છે, બધી સત્સંગની બહારની વાત જ નથી. શ્રીમાં જ વાત કરે છે સત્સંગમાં જ છે પણ જે એની બુદ્ધિ દૂષિત છે એ કલ્યાણ માર્ગે ચાલી શકતો નથી. આવો ભવ્ય સત્સંગ મળ્યો છે જે મહારાજ પોતે વાત કરે કે અમે અમારો મહિમાને વાત કરીએ તો એ પાર આવે એવું નથી. અને શ્રીજી માનો અપાર મહિમા છે. આવા સત્સંગ, આવો યોગ, આવો સત્સંગ પામીને પણ એ કલ્યાણ માર્ગે ચાલી શકતો નથી. કેટલું કેવું કહેવાય, બધું સાક્ષાત હીરા માણેક બધું છે પણ એ લઈ શકતો નથી. એને લખો છે ગમે હોય પણ બધું અડી શકતો જ નથી. ત્યાં બુદ્ધિ તો જાજી છે પણ એને કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે, એને કારણે આ બધું. મોટા સંતનો કોઈ સંતનો અવગુણ લેવાનો નથી, કોઈ હરિભક્તનો પણ અવગુણ લેવાનો નથી. એમાં બધું એટલું બધું બગાડ થાય આપણને ખબર ના પડે. આપણે દેહ કરીને સાજા માજા તાજા હરીએ ફરીએ છે બધું, પણ એની બુદ્ધિ એવી ગોટાળાવાળી થઈ ગઈ છે એને કાંઈ સૂજે જ નહીં. તે અવગુણ રૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે તે સર્પની લાર સરખો છે, માટે કલ્યાણની માર્ગ ક્યાંથી ચાલે? પણ જો કોઈ એના મુખની વાત સાંભળે તો તે સાંભળનારી બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે. સત્સંગ કેવો દુર્લભ! શ્રીજી મહારાજે પોતે વાત કરી કે અનંત બ્રહ્માંડનો રાજા હોય, અનંત બ્રહ્માંડનો રાજા, આ એક બ્રહ્માંડની રચના 14 લોક, એમાં આ પૃથ્વીલોક, અને પૃથ્વીલોકમાં કેટલું આશ્ચર્ય ભર્યું છે આપણે તમે જુઓ તો ખાલી. તો એવા તો અનંત બ્રહ્માંડ, એવા અનંત બ્રહ્માંડનો રાજા હોય એને કેટલી સાહેબી, કેટલી સત્તા, કેટલું પાવર હોય. અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ તેને આ સત્સંગનો જોગ ના હોય તો એનું જીવન અલેખે છે. હવે અનંત બ્રહ્માંડનો રાજા હોય એનું પણ તો આ સત્સંગની મહત્તા કેટલી બધી છે આપણે ખબર નથી. આપણે જેમ તેમ ફૂટબોલની જેમ રમીએ છીએ અને દડા ઉછાળીએ છીએ, સત્સંગ મહારાજ શ્રીજી મહારાજ પોતે વાત કરી, જેને સત્સંગ મળ્યો એને ભવસાગરનો કાંઠો આવી ગયો. એવો સત્સંગ, આવો સત્સંગની મહત્તા એટલી બધી છે. અને પણ તો આપણે કોઈ કિંમત નથી સત્સંગ, આવીએ છીએ જઈએ છીએ અને લોલે લોલ કરીએ છીએ, પણ સત્સંગ કિંમત ખાલી સત્સંગને મહિમા સમજાય, સત્સંગ મહિમા સમજાય તો એ કામ થઈ જાય. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ના હોય, એ દૂષિત બુદ્ધિ ને ખાલી બુદ્ધિમાં બધો ખેલ છે. આ સત્સંગ જ બુદ્ધિનો ખેલ છે. તમારે દૂષિત બુદ્ધિ હોય અને પ્યોર બુદ્ધિ હોય. પ્યોર બુદ્ધિ એટલે સત્સંગ કલ્યાણ માર્ગે આગળ વધે એ જ પ્યોર બુદ્ધિ. ભાઈ આગળ અટકે નહીં, આગળ વધતા વધતા ઘણું બધું જાય, એકાંતિક થઈ જાય, એટલું બધું થઈ જાય. પણ જે અવરી બુદ્ધિ હોય, ભલે ગમે એવું બુદ્ધિવાળો હોય પણ તોય એ રવાડે ચીડી ગયો. જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ના હોય ને તે જો થોડીક બુદ્ધિ હોય ધડાક
થોડીક બુદ્ધિ હોય પણ એની દિશા બદલાઈ ગઈ. ઓલાની દિશા તો દક્ષિણ બાજુ, અલવાની પૂર્વ બાજુ. ભલે ઊભો જ હોય આગળ વધતો ના, પડતા એની દિશા પૂર્વમુખ છે એટલે એ આગળ વધવાનું, ગમે ત્યારે આગળ વધવાનું અને એનું કામ થશે. અને જેની બુદ્ધિ એ રીતે દૂષિત ના હોય, એટલે તે જો થોડીક જ હોય તો પણ તે પોતાના કલ્યાણ અર્થે જતન કરતો, થકો પાછો પડતો નથી. દિશાની વાત છે, ઓલી દક્ષિણ દિશા એટલે ઉત્તર દિશાની વાત છે. એટલે ઓલા આગળ ગમે ત્યારે સ્ટાર્ટ કરશે, પણ આગળ ને આગળ વધશે અને એકાંતિક સ્ત્રીને પામશે. ત્યારે વળી મુક્તાન સાહેબ પૂછે, હે મહારાજ, કોઈ રીતે આસુરી બુદ્ધિ ના થાય તેનો જે ઉપાય તે કહો. હા, તો ઉપાય કહી દો તો અમે ધ્યાન રાખીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક ક્રોધ, બીજો માન, ત્રીજી ઈર્ષ્યા, ચોથી કપટ, ચોથું કપટ, એ ચાર વાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં. સંત આગળ બીજે બધે ચાલે, પણ સંત આગળ જે મોક્ષના દાતા છે, કલ્યાણ કરનારા છે, એની સાથે કપટ ના રાખે. જો શ્રીજી મહારાજના વખતમાં ના, ત્યાર પછી નારૂ પંથ હતા, દિવાન હતા, અને એની પાસે કોઈ હરિભક્તે ઉછીના પૈસા લીધા હતા, તો રસ્તામાં જુએ ત્યારે એને ખખડાવે. એ ગોપાલ સ્વામી સાથે બેઠા હતા હરિભક્ત, તો એમને થયું કે નારૂ પંથનું નામ પડ્યું આવે છે. તો એને એટલું જ હતું કે મને રસ્તામાં ખખડાવે એનો વાંધો નહીં, પણ ગોપાલ સ્વામી આગળ બેઠા છે ત્યાં ગમે તેમ બોલે તે સ્વામીનું અપમાન થાય કહેવાય. પણ એ સ્વામીએ કહ્યું ઓલા હરિભક્તને, બેસો બેસો, કાંઈ નહીં થાય. પણ નારું પણ દીવાનો આવ્યો તો સ્વામીને તો જોયા જ નહીં, સ્વામી બેઠા છે કે નહીં. ઓલા હરિભક્ત સામે દ્રષ્ટિ પડી અને એવા ખગડા વાગ લગા, આમ છે તેમ છે, ચોર છે, બધું ગમે એમ બોલવા લાગ્યા. તો ગોપાલ સ્વામી કહ્યું દ્રષ્ટિ ફરી, અધિકાર આવો, દ્રષ્ટિ એની પડતી દશા થઈ ગઈ. અને પેલા ઓલા રાજા અને રાણી એમાં એ પહેલાં બધું કાવતું રચેલું એમાં એ સંડાયેલું. પણ ટૂંકમાં કહેવાનું છું કે જો ત્યાં ક્યાં સુધી પહોંચ્યો, ભગવાનનો ભક્ત તો દર્શન કરે, બધું કરે, પણ જો સત્તાના બધોમાં કેટલું બધું બગાડ્યું. એ ચાર વાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ એની આસુર બુદ્ધિ થાય નહીં. એટલે મોટા સંત આગળ એ મર્યાદા, એટલે આ ચાર વસ્તુમાંથી એકે વસ્તુ પણ જો થોડી આખી પાછી થાય, લબડે, તો મારે કહે કે એ ખોટ છે અને એને જરૂર વિઘ્ન થવાનું છે. અને ચાર વાના માયલું એકે જો રાખે તો જેમ જય વિજય ઘણા ડાયા હતા પણ સંકારી સંગાથે માને કહીને વૈકુંઠ લોકમાંથી પડી ગયા અને આસુરી બુદ્ધિ થઈ, તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય. અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા ભાષે છે. ગુણ હોય, અવગુણ હોય તો સમજી શકાય, પણ ગુણ હોય એ પણ દોષ સરખા ભાષે છે. એટલે આવો સત્સંગ, દિવ્ય સત્સંગ, ભવ્ય સત્સંગ મળે, પણ એ બધી એને ઉડતો
દોષરૂપ ભાવરૂપ થઈ ગયું. અને ત્યાં જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય ને કાં તો કોઈનો કોઈ દૈત્યનો રાજા થાય અને વૈરભાવે પરમેશ્વરનું ભજન કરે. બધી બાજી બગડી ગઈ ટૂંકમાં. તે જે એવું આપણે ના થાય, સંત સાથે કપટ ન રાખે, આ બધું ત્યાં તો બધું જેમ છે એ તો જુએ છે. સંત તો બધું જુએ છે, ત્યાં ઉઘાડા જુએ છે. પછી ત્યાં ક્યાંથી ત્યાંથી ક્યાં છુપાવવાની વાત છે? એટલે સંત આવે તો જેમ છે એમ રાખવું, અને આ ચાર વાર તો ન જ રાખવું. ક્રોધ, માન, ઈર્ષા, ચોથું કપટ, એ ચાર મોટા સંત આવે રાખવું જ નહીં. એમાં આપણે જેમ જેમ કહી દેવું તો હવે તો આ મોટો સમુદાય છે. હવે બધા ક્યાં લાઈન લાગે, એક વર્ષ થઈ જાય એટલે એમાં ભાઈ ભગવાન આગળ ચિઠ્ઠી મૂકી દેવી, બધું કબૂલ કરીને મારા ચિઠ્ઠી આગળ મહારાજ આગળ મહારાજ સ્વામી ચિઠ્ઠી મૂકી દઈ અને ઉપાડીને પાડી નાખી, તોય પણ એનું કંઈક સોલ્યુશન આવે. મહારાજને થયું કે એની સાચી સાચો ભાવ છે એટલે એમ કહીને દયા કરે. ઇતિ વચનામૃતમ, એવી રીતે પ્રથમનું 35મું વચનામૃત થયું.

બધું મહારાજ સ્વામીનું છે, આપણા મા બાપ છે. એ પૃથ્વી પર આયા અને અનંતનું બધાનું કામ થઈ ગયું. જો ભગવાન અહીં ના આવ્યા હોત તો આપણે ડોલમ ડોલ. એટલે સાંઈ બાપાએ બધાને યાદ કર્યા અને આપણા માટે દેહ ઘસી નાખ્યો, બધું કર્યું. પણ એમના અંતરમાં બધા માટે પ્રેમ હતા. જો આપણે એક પ્રસંગે એક જયંતિ બાપાએ હાર ઉપાડ્યો અને બાપાએ કહ્યું કે તમને બધાને એક એકને મળાય એવું નથી, પણ આ બધાને હાર પહેરાવે એમ માની લેજો. એટલે આપણે પણ એવું જ છે કે બધાને મળવું એ શક્ય છે બધાને, પણ અંતરમાં ભાવના રહેશે બધાને મળીએ, એક એકને મળીએ, પણ હવે અશક્ય છે. સમય નથી, તમને ટાઈમ નથી, અમને ટાઈમ નથી, એવું બધું બની ગયું છે. એટલે પણ માની લેજો બધા બધાને, બધાને મળ્યા છે આપણે. અલૌકિક દ્રષ્ટિએ, દીવ દ્રષ્ટિએ આપણે તો દેહ નથી, આત્મા છે. એટલે આત્મા તો આત્માથી અક્ષરથી કોઈ મોટું નથી. એટલે આપણે બધા અક્ષરરૂપ છીએ અને અક્ષરથી પર કોઈ નથી, અને અક્ષર મુક્તો બધા એક છે, કોઈ અલગ નથી. એટલે એમની પંક્તિમાં આપણે ભરવાને, આજે ગમે એવા હોઈએ, વિષય લોપી નાખતા હોય, દોષો આપણે દમ કાઢી નાખતા હોય, બધું જ છે, પણ મહારાજ સ્વામી મળ્યા છે એટલે જીત છે. આપણી ખરેખર જીત છે. માયા પર થઈને બેઠા છે. મહારાજે કહ્યું કે આ કોઈ મનુષ્ય નથી, હરિભક્તો કોઈ મનુષ્ય નથી. અને અમે જે આ વાત કરીએ છીએ, જીભ જાલીને વાત કરીએ છીએ, જોઈએ છે એવું તો કહી શકતા નથી, પણ વિમુખને તો તલ માત્ર છે એ મેરું જેટલું લાગે. આવું છે. એટલે મારા શું કહેવા માગે છે કે આ બધા દિવ્ય છે. મારા સંબંધમાં આવ્યા, મહારાજની ઉપાસના નિષ્ઠા થઈ, અક્ષર પુરુષની નિષ્ઠા થઈ, બધા દિવ્ય છે બધા. અને એમાં દોષ પરઠીએ એ આપણી ખામી કહેવાય. અને મારા કોઈ મનુષ્ય નથી, આ બહુ મોટી વાત છે. દેખાય છે મનુષ્ય જેવા, દેખાય છે મનુષ્ય જેવા. આપણું કામકાજ કેટલું બધું હોય, પેન્ડિંગ હોય, લબડતું હોય બધું, પણ તો કોઈ મનુષ્ય નથી. આપણે પરથી પર છીએ. આપણે કેટલા જન્મના પુણ્યના અંતે આ સત્સંગ મળ્યો છે. સત્સંગ જેવી તે વાત નથી. સત્સંગ કેટલા જન્મના પુનઃ, જન્મના પુનઃ ભેગા થયા પછી સત્સંગ મળ્યો છે. એટલે સત્સંગને દ્રઢ કરીને પાકું રાખજો. ગમે એમ થાય, બીજું બધું તો આવે ને જાય, આવે ને જવાનું છે. આપણે આ અત્યારે સગાવાલા છે બધા,
आज जन्म में तो बराबर है, बीजे जन्म में बड़ा भेगा थवाना छो, कोई क्या कोई क्या कोई क्या, तो ये बधुन खोटू है। साचु आ सत्संग जे आपने मिलो, सत्संग नो वारसो मिलो, सत्संग करिए छे, ये बधु साचु छे। एटले महाराज तो खूब महिमा कर, महाराज को अनंत ब्रह्मांड नो राजा होय, एक ब्रह्मांड नो राजा एटले केटलू कहेवाय, आइंस्टीन न्यूटन ने बधा आई गया, एक ब्रह्मांड मृत्युलोक में ज आई गया तो, अने 14 लोक छे, अने ब्रह्मांड तो अणु अणु जेटला छे भगवान ने आगर, एक अणु राई नो दाणो होय एनी अंदर बधु 14 लोक ने बधु आई गया। एटले महाराज खास आपने अहीं पधार्या तो आपने मनुष्य मनुष्य जेवाय बनाया, नहीं तो महाराज के एक एक ने सामर्थ्य आपे तो ब्रह्मांडो तोड़ी ना कहवाय। एटले महाराजे छुपा रहा अने आपने छुपा राख्या के मूर से स्वभाव टाळवानो छे, वासना प्रकृति टाळवानी छे, બીજું બધું પહોંચી રહેશે અને આ નહીં થાય, એટલે મહારાજે આ બધી યુક્તિ કરી છે, આપણને મનુષ્ય જેવા બનાવ્યા છે કે આપણે ચું ચું કરીએ, અને બહુ મોટું કામ થયા સત્સંગ જઈ રહ્યા, સત્સંગ જેને મળ્યો અને દેવ ભવ બ્રહ્માદિકને આ સત્સંગનો જોગ નથી, ભલે ગમે હોય અમે યોગી આપા ભેગા ભાદરા હતા, ભાદરા ઊંડ નદી ત્યાં વળે છે મોટો, પછી યોગી આપા કહે કે આ દેવો અહીં આટા મારીને જતા રહે, તો અમે કહ્યું કે અહીંને પગે લાગતા કેમ નથી, આટું મારીને જતા રહે, તો સ્વામી કહે કે ચોકી છે આવી જ ના શકે, એટલે આ બહુ બહુ મોટી વાત છે, આપણને મળી ગઈ છે, સહેલાઈ છે મળી ગઈ છે, ગમે એટલું આપણે પૂર્ણ દાન ગમે એટલું કર્યું હોય પણ ઓલા બીડ હોય છે ને ઓક્શન, હવે 1,00,000 પાઉન્ડની વસ્તુ તમને 10,000 પાઉન્ડમાં મળી જાય બીડમાં, તે એને જેવું નથી, આપણે સાવ મફત મળી ગયો સત્સંગ, મારાની દ્રષ્ટિએ સાવ મફત, પણ હવે આપણી ફરજ છે કે એને દ્રઢ કહીને રાખવી, આપણે કાણું પાકીટ રાખવું નહીં નીકળી જાય સત્સંગ, અને આપણે એક જરાક અપમાન થાય સત્સંગ મૂકી દઈએ, તમને કોઈ હરિભક્તો કે અને તમે મહારાજ સ્વાઈને મૂકી દે આવું થાય, તેથી બહુ કાચક કહેવાય, એટલે એટલું રાખવું, સત્સંગ ગમે એમ કંઈ છોડવું નહીં, સત્સંગ છૂટ્યો તો બધું પતી ગયું, હવે કેટલા જન્મની કમાણી છે ખોઈ નાખે એવું થાય, એમ કોઈ અબજો કરોડો અબજો પાઉન્ડ કમાયો હોય પછી એક કંઈ ભૂલ થાય ને દીવારું ફૂકે એના જેવું થાય, એ સત્સંગ તો ગમે એમ કંઈ ને આ ખાસ ભલામણ સત્સંગ મુકતા નહીં, એક બે જો આપણે આ લાઈન બેઠી છે ફ્રન્ટ લાઈન, હવે આમાં ત્રીજી લાઈનનો કોઈ આવે અને તમને કહે કે તમે અહીં બેસો ને ઓલાને ફર્સ્ટ લાઈનના ત્રીજી લાઈનમાં મોકલે, શું થાય, સત્સંગ
સત્સંગ મૂકી દઈએ. મૂકી દઈએ એવું નહીં, ગારો દઈએ. જોખી જોખીને 5 મણની 10 મણની તુજા કેટલો કાચો સત્સંગ કહેવાય. સત્સંગ આપણે જોયા છે મહારાજના વખતથી, સત્સંગ જે રાખ્યા છે ગમે એમ કહીને રાય રાય હાલ બેહાલ થઈ ગયા હોય, પણ સત્સંગ કહીને રાખ્યો છે. એટલે એવી રીતે સત્સંગ બધું જ છે. સત્સંગ ગળે બીજું બધું ગયું, ભગવાનનો સંબંધ જ કટ થઈ જાય. આવી વાત છે. તો જો આપણે વાત કરતા હતા કે આનંદ બ્રહ્માંડનો રાજા હોય, કેટલી મોટી વાત, આનંદ બ્રહ્માંડનો રાજા. પણ સત્સંગ ના હોય તો એનું જીવન અલેખે છે. આનંદ બ્રહ્માંડનો રાજા હોય પણ સત્સંગ ના હોય તો આપણે આ જે આપણે સત્સંગ મળ્યો છે કેટલી મોટી વાત. આનંદ બ્રહ્માંડનો રાજા કરતા પર થઈ ગયા આપણે, પણ આ સત્સંગ તો મળ્યો પણ છૂટી જાય, લપસી જાય, કાણું પાકેટમાં સત્સંગ જતો ને એ બધું નહીં કહે. આપણે 2 પાઉન્ડ 10 પાઉન્ડ હોય તો કેટલું સાચવીએ. બોલા અમારે દેશમાં તો બંડી હોય ને એની અંદર મૂકી રહે. અને બસમાં ટ્રાવેલિંગ કરતા હોય ને બસમાં તો 15 કલાકે હાથ ઓટોમેટિક જાય. તો એટલે આ 1000 પાઉન્ડને આપણે આટલું સાચવીએ છીએ. સત્સંગને કાંઈ દરકાર જ નથી કરતા, બહુ કાચું. એટલે સત્સંગ દ્રઢ કહી નાખે. સત્સંગ છે બધું જ છે. ભગવાન છે અને ભગવાન છે એટલે આપણે બધું આવી ગયું. તો આ સત્સંગ કટ અને ભગવાનની સંબંધ કટ થઈ જાય એટલે આપણે સત્સંગ દ્રઢ. મહાન અપમાન થાય ગમે થાય પણ સત્સંગ મુકતા નહીં, સત્સંગ દ્રઢ કહી રાખજો. એટલે આપણી જીત થઈ ગઈ. શાસ્ત્રીમાં કેટલો દાખલો કર્યો છે. એમના વખતમાં યોગી આપણ શાસ્ત્રીમાન પ્રમુખ સાહેબમાં કેટલો દાખલો કર્યો છે. અને આપણને બોલાવે છે, પગે લાગે છે અને તો આપણે આમ રિસાઈએ, ઠરડાઈએ, મરડાઈએ. એવું ના કરો, દાસના દાસ થવાનું છે. તો સત્સંગની બહુ મજા આવે છે. દાસના દાસ થયો ને ખૂબ મજા આવે. બાપનો બાપ થયો તો ટલ્લે ચડે, એને કોઈ પૂછે નહીં. એટલે આપણે નમ્રતા, દિવ્ય ભાવ હોય, નમ્ર ભાવ હોય અને સત્સંગ. આજે તમે ડીલ કરો છો ને, બે બિઝનેસમેન હોય તો આમ આમ આમ નથી કરતા, ગરમ આમ માલ લેવો તો લઈ લો નહીં તો ગેટ આઉટ. આપણે પગે લાગીને કેટલી ગરજ રાખીએ છીએ. સત્સંગ પણ એ ગરજ રાખવી તો આપણે કામ થઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજ.

અને વળી શ્રીજી મહારાજે વાર્તા કરી છે જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે ને તેની મરજી હોય તેમ વર્તે. આ લોકમાં એવું છે. તો ખપ હોય તો જો આ તમે ક્યાં ક્યાં પહોંચાય, ગ્રીનલેન્ડ ને ખપ હોય પૈસાનો તો દુનિયામાં બધે પથરાયેલા છે, કઠણ સંજોગો વેઠે છે. અમે તો આવે છે, બધા વાતો કરે છે, કેવી કઈ મુશ્કેલીઓમાં પણ પડ્યા છે, તે પડ્યા છે. લાભ થાય છે તો વાત જુદી છે, પણ પડ્યા છે, છોડતા નથી. ત્યાં મહારાજે કહ્યું જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય, ભગવાનની ભક્તિ બીજી કોઈ વાત છે જ નહીં. ભગવાન ભગવાનની ભક્તિ ને એ બધું છે. તો ભગવાનની ભક્તિનો ખપ હોય, ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત સમાગમનો ખપ હોય, એ બહુ મુશ્કેલ છે. આપણને બધી સહેલાઈથી મળી ગયું છે ને, એટલે આપણે ખપ નથી એવું થઈ ગયું. રહે છે, ચાલે છે, બધું છે, પણ ખરેખર ખપવાળો હોય, સંત સમાગમનો ખપ હોય તો એને મારે કહે કે એ ખપ ખપમાં એવી વસ્તુ હોય કે ભગવાન સિવાય બીજું કાંઈ રહે નહીં. જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય. આ તો સ્વભાવની વાત આવી, બીજો ખપ હોય તો એ સ્વભાવની વાત આવતી નથી. પણ ગમે તેવો સ્વભાવ હોય, જો મહારાજે કહ્યું ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કે તેની મરજી હોય તેમ વર્તે. આ લોકમાં બધું આપણે જો તમે ઓલા રેડ ગાર્ડ્સ એટલે બકિંગહામ પેલેસ, ત્યાં રેડ ગાર્ડ્સ હતા પહેલાં, અત્યારે તો ખબર નહીં પણ પહેલાં હતા. તમે એની આગળ ગમે નોરા પોરા કરો, ગમે કરો, જરાય હસે નહીં, જરાય ખસે નહીં. અને 8-8 કલાક ડ્યુટી હોય, એક થારા ઊભા રહે. તો જો આ લોકોને પૈસાનો ખપ છે તો એ આટલું બધું કરે છે. તો ભગવાનની વાત સમજાવી હોય તો ભગવાન એ સ્વભાવ ઉપર જાય, કે સ્વભાવ ઊભો ના રહે. અને તે સ્વભાવ તો એવો હોય જે ચૈતન સાથે જળાઈ ગયો હોય. એમલગમ જે સોનુંનું ચાંદી બધું એક કરે, એ પત્ર કાઢે, એમાં જ નીકળે બધું. એટલે ટૂંકમાં સ્વભાવ સાથે ચૈતન સાથે જળાઈ ગયો હોય. તો એટલે જળાઈ ગયો એટલે તો વર્ષો, આ તો વર્ષોથી છે જ, હકીકત છે જ. એટલે ચૈતન સાથે જળાઈ ગયો હોય એવો હોય, એટલો કઠણ હોય સ્વભાવ, તો પણ તેને સત્સંગના ખપવાળો ટાળી નાખે. સત્સંગનો એટલો પ્રતાપ છે,
સત્સંગ સમજાયો હોય બરાબર તો આ સ્થિતિ અને પામે. જેને ચૈતન્ય સાથે જળાઈ ગયો હોય એનું કઠણ હોય પણ ત્યાં ખપવારો હોય તે ટાળી નાખે. તે ઉપર પોતાની વાર્તા કરી છે. અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો, પણ જો શ્રી રામાન સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાન સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યા, પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું. જો ખપ હતો કે અહીંયા જ મોક્ષ છે એ નક્કી થઈ ગયું પછી આમાં હાલે નહીં, તો મહારાજે એવી વાત કરી કે પોતાના સ્વભાવની વાત, પોતાનો ત્યાગી સ્વભાવ હતો, એક રૂમાલ સરખો પણ પોતે રાખે નહીં, એટલા પોતાનો સ્વભાવ. એક રૂમાલ હોય ને એ નહીં, ખાલી લંગોટી હતી, અને એવી રીતે ત્યાગી સ્વભાવ હતો. અને નીલકંઠવણની ઉપર જ્યારે 12 વર્ષના હતા નીલકંઠવણની, તે વખતે તો કેટલો ખાવ, તે વખતે તો કેટલી કઠિનાઈ લીધી છે. પણ તોય મહારાજે કહ્યું કે જો સ્વભાવ હતો રામાન સ્વામીની આજ્ઞાથી મુક્તાન સ્વામી, શ્રી રામાન સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાન સ્વામીની આજ્ઞાને અનુસાર વર્ત્યા, પણ મારા મનનું ગમતું કર્યું નહીં. મનનું ગમતું કરો એ જ બધું બગાડે છે. અનંત જન્મ લેવડાયા છે મનનું ગમતું જ કરવાથી, તો બધું સારું કરો એની ના નથી. એ સમજો, મારે જે ભગવાન સંત કેમ કરું તે શ્રેષ્ઠ છે, મન ગમતું કરવું તે કનિષ્ઠ છે. હવે મન ગમતું કરતો હોય તે આખા મંદિરનું કામ એકલો કરતો હોય અને ગમે એટલાને સત્સંગ કરાવતો હોય તો પણ ન્યૂન છે. મન ગમતું જરા ગાઈ ગયું એ બધું બગડ્યું, ઝેર પડ્યો અંદર. આપણે કહેવાય નહીં પણ દૂધપાકમાં ઝેર પડે એના જેવું, પછી એ કોઈ કામનું ના હોય. એટલે મન ગમતું કરતો હોય કોઈ કામનું નહીં, કોઈ કામનું નહીં, તો એ જાણી રાખો. અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો, પણ જો શ્રી રામાન સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાન સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યા, પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું. અને વરી જે હરિભક્ત હોય તેને કોઈ જાતની આટી પાડવી તેની એમ વિકતિ છે જ, કદાચ આટી પાડવાનો સ્વભાવ છે જ, મૂળમાં ઉપરથી દેખાય નહીં પણ અંદર તો આટીથી બધું બગડે છે. કામ કોઈ સાથે આટી પડી હોય એ કામ બગડે. તો મહારાજે કહ્યું ભલે આટી હોય પણ કેવી આટી રાખી. અને વરી જે હરિભક્ત હોય તેને કોઈ જાતની આટી પાડવી તેની એમ વિકતી છે જે, એક તો નિષ્કામાધિક વર્તમાનની આટી પાડવી હોય, ને એક એવી આટી પાડવી હોય જે આ ઠેકાણે હું વાસન કરું તો નિંદ્રા આવે ને બીજે ઠેકાણે ના આવે. આ અધિક અનેક પ્રકારની જે તુચ્છ સ્વભાવની આટી પાડવી હોય એ બેને એક રીતની ન સમજવી. નિષ્કામાધિક એ આટી એમાં તો માલ છે, એમાં બધું આપણને આગળ વધારે મોક્ષને માર્ગે મોક્ષ ઉપર લઈ જાય આપણને. અને બીજી તો છાંટી છે આ ઠેકાણે વાસન કરું તો જ ઊંઘાય ના ના કરે, અને એવી તો છાંટી બધી જાત જાતની બધી આટીઓ છે એમાં એ સુખ ના આવે. એ આદિક અનેક પ્રકારની જે તુચ્છ સ્વભાવની આટી પાડી હોય
એ બેને એક રીતની ના સમજવી. વર્તમાનની આંટી તો પોતાના જીવનરૂપ છે, વર્તમાનની આંટી પાડી એ તો પોતાના જીવનરૂપ છે, એ તેને વિશે બહુ માલ છે. જો શ્રીજી મહારાજ પોતે વાત કરે, આવી આંટી પાડી હે સોરી, તો કોઈ સાથે આંટી પાડીએ તો વર્ષો સુધી એને દર્શન એને ગમે જ નહીં એવું થઈ જાય. અને તુચ્છ આંટી જેમાં કાંઈ માન નથી, સળેલું તંત્ર છે, એવી આંટી પાડી. જો મારે નિષ્કામાધિક વર્તમાનની આંટી પાડી હોય તો એ બહુ માન છે એમાં, એ વાત રાખી. અને બીજા સ્વભાવની આંટી પાડી હોય તેને વિશે તો તુચ્છ પણ જાણવું, એ તેને સન મુકાવે તો મૂકી દેવી, અને પ્રથમની આંટી મૂકવી નહીં. જે નિષ્કામાધિકની આંટી જે એવા ગુણ હોય બધા એ બધાને ધારી કરે અને રાખવા. અને બીજી તો છાંટી હોય છે એ આમ કરું તો આમ પોતાનો પોતાને સ્વભાવ ઉપર પોતાના દેહ ઉપર આવે એવી આંટીઓ તો છાંટી હોય છે એ મૂકી દેવી. અને એ બેને બરોબર સમજે તો એને છે મૂઢપણું જાણવું. આ બેની આંટી સરખી સમજે મૂઢપણું, કે કાંઈ ગતાગમ ના મળે, ગોર કોર બધું એક જ કરે, એ આ સત્સંગમાં આમાંય વિવેક હોય છે વ્યવહારમાં, તો આ સત્સંગમાં તો સ્પષ્ટ આમાં આપણે જે ધંધામાં ખોટ આવતી એ તરત મૂકી દઈએ, આપણે લાભુ ચલાવીએ નહીં, તો આમાં કેમ ચલાવો. પણ ગાફલાઈ હોય, બેદરકારી હોય, ચાલે છે રહે છે. અને એ સરખી આંટી બંનેને સરખી સરખું પણ જાણે એ મહારાજ કે બહુ મોટી ખોટ આવે. અને એ બેને બરોબર સમજે તો એને વિશે મૂઢપણું જાણો. જેમ બાળક હોય તેને મુઠ્ઠીમાં બદામ ઝાલી હોય તેને કોઈક મૂકાવે તો મૂકે નહીં, બે બદામ હોય હાથ મૂકી હોય તો. બાળક હોય તો એને કંઈ ગમ નથી તો એ. અને એ બેને બરોબર જેમ બાળક હોય તેને મુઠ્ઠીમાં બદામ ઝાલી હોય તેને કોઈક મૂકાવે તો મૂકે નહીં, ને રૂપિયાની મુઠ્ઠી વારી હોય ને સોના મોરની મુઠ્ઠી વારી હોય એ તેને મુકાવે તો તેને મૂકે નહીં. ત્યારે એ બાળકે બદામ તથા રૂપિયો તથા સોના મોર તેને વિશે બરોબર માલજી આવે છે, કાંઈ ગમ નથી. અમે ઓસ્ટ્રેલિયા હતા તો એક બાળક જોરદાર મારી પાસે ધસીને આવ્યો, એકદમ સ્વામી આશીર્વાદ આપો, આશીર્વાદ હતી. પછી મારા હાથમાં ચોકલેટ હતી કે આશીર્વાદ જોઈએ છે ચોકલેટ જોઈએ, ચોકલેટ તરત જ હાથમાંથી ઝપડી લઈને ભાગી ગયો. એની ખબર નહીં ચોકલેટ શું છે અને આશીર્વાદ શું છે, એ રીતે આપણને પણ થાય. આશીર્વાદ સામાન્ય સમજીએ છીએ, સંતના આશીર્વાદ એમાં ઘણું માન છે. તમારી પ્રગતિ જ કરાવે, શાપ જેવું લાગે તો એ સંતના આશીર્વાદ એને ધડકીને રાખે તો તમને શ્રેય થાય, ભલું થાય. માટે બાળકને વિશે મૂઢપણું છે. અને વળી જેમ કોઈકના હાથમાં બદામ હોય, કોઈકના હાથમાં બદામ હોય ને ચોર આવીને કહે દે તું મૂકી દે, નહીં તો તરવારે માથી કાપું ના કાપી નાખીશ. બદામ હોય બે બદામ અને કોઈક માથું કાપવા માટે તૈયાર ઉભું થાય તે જો મહારાજ
એ માટે બાળકે જે અને ફરી જેમ કોઈકના હાથમાં બદામ હોય ને ચોર આવીને કહે દે તું મૂકી દે, એ તો તરવારે માથી કાપી નાખી, તારે ડાયો હોય તો તેને આપી દે, મૂર્ખ હોય તો ના આપે. તેમ એ બે પ્રકારની આંટીમાં ન્યૂન અધિકપણું જાણવું, અને એમ હોય નહીં અને એમ હોય નહીં, ને બેમાં સામાન્યપણે જાણે, બે સામાન્યપણે જાણે તો એનો આંટીદાર સ્વભાવ જાણવો. આંટીદાર એ એનો બગડે બગડે બગડે, બીજું કાંઈ નહીં, એ આંટીદાર એમાં કાંઈ માલ નથી. બીજી જે માલ છે એ આંટી મૂકી દે અને બીજી તુચ્છ આંટી પકડી રાખે બદામની જેમ. અને આંટી એ કરીને તે વર્તમાન પાડતો હોય ને પછી બીજી વાત એનાથી સૂક્ષ્મ, કદાચ વર્તમાન પાડતો હોય, બધા નિયમ ધર્મ પાડતો હોય, પણ મહારાજે કહ્યું અને આંટીએ કહીને તે વર્તમાન પાડતો હોય ને જો મરણ પર્યંત એમને એમ નભે તો ઠીક, પણ તેનો પૂરો વિશ્વાસ ના આવે. કેમ જે જો એને કોઈક જાતના વેન લાગે અથવા તેનું માન ન રહે તો એવો એ રહેશે નહીં. અપમાનનું સ્પર્શ ખાલી હોય તો વાયરો વાય, અપમાનનો વાયરો વાય આમ તો એટલું બધું ગભરામણ થઈ જાય એને મનમાં, કાંઈ ને કાંઈ થઈ જાય, કેટલું ભણતરમાં ખુન્નસ જાગે એને વેર વારવા માટે. જો મહારાજે જો કહ્યું કે તમે સો ગુણ ગાતો હોય અને પછી એક અવગુણ હોય તે ગાય જેવો તેવો અવગુણ હોય પણ તોય એ લાગી આવે, અને જે તમને વખાણતો હોય એમાં 100 અવગુણ હોય પણ તમને વખાણતો હોય બસ ભલે, બધું સૌરૂપ પડે એવી વાત છે. એટલે વખાણની વાત બહુ છે, અને આપણે બધાને આ રોગ છે વખાણની, અને એમાં બહાર એ સત્સંગી એ જે કાંતિક એ તો બીજા બધા લેવાઈ જાય. કેમ જે એને કોઈક જાતના વેન લાગે અથવા તેનું માન ન રહે તો એવો તે રહેશે નહીં. અને જે આંટીએ કંઈને વર્તમાન પાડતો હોય ને ભક્તિ કરતો હોય તે તો રાજ ઋષિ કહેવાય, ને જે ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ કરતો હોય તથા વર્તમાન પાડતો હોય. જો આ સુંદર સરળ સસ્તો માર્ગ છે, ભગવાન માટે બધું કરે, બીજું કોઈ આંટી આંટી પાડે નહીં. એવા આપણે લાગે બહુ મોટો ભક્ત છે, આમ છે તેમ છે, બહારથી બધું દેખાય પણ અંદર ખાને આવું બધું હોય તે પ્રસંગ પડે ટાણું આવે ત્યારે ખબર પડી જાય.

અને જે આંટીએ કહીને વર્તમાન પાળતો હોય ને ભક્તિ કરતો હોય, આંટીથી જો આપણે નિયમ ધર્મ બધા પાડે પણ આંટી એને ખબર ન પડે અને બીજાને ખબર ન પડે, બીજા તો સહેજ ખબર પડી જાય પણ તોય હોય તો તે રાજ ઋષિ કહેવાય. એ જે ભગ રાજ ઋષિ એટલે રાજસી, એમાં ભાઈ ઘણી ખામી આવી જાય. અને આપણે આ રીતે કરવી. અને જે ભગવાનની પ્રસન્નતા અર્થે ભગવાનની ભક્તિ કરતો હોય, ભગવાનની પ્રસન્નતા જોઈએ બીજું કાંઈ નહીં. છેલ્લાના 25મા પણ મહારાજે કહ્યું બીજું બધું કરે. અને જે ઘણા બધા હોય ને સારા નિયમ ધર્મ પાળતો હોય તે કહે ના મારે તો કાંઈ કોઈની પ્રસન્નતા જરૂર નથી, આવી બધી વાત કહે. પણ ભગવાનની પ્રસન્નતા અવશ્ય છે, ભાઈ બધું તમે કરો તે આપણે એ માર્ગે ચડ્યા છીએ ભગવાનની પ્રસન્નતા માટે.

તો આ વાત સમજાય. તો જો ભગવાનની પ્રસન્નતા માટે જ, અને જે ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ કરતો હોય તથા વર્તમાન પાળતો હોય તે તો બ્રહ્મઋષિ કહેવાય અને તે સાધુ કહેવાય. એવી રીતે બેમાં ફળનો ભેદ પણ છે. એટલે ટૂંકમાં ભગવાનની કોઈ પણ વસ્તુ કરે, ભગવાન જેમાં ભગવાનની પ્રસન્નતા હોય એ માર્ગ પકડવો, આમાં ભગવાનની પ્રસન્નતા છે એ લેવું. પ્રસન્નતા ના હોય તો તમે આખું બ્રહ્માંડનું રાજ મળતું હોય તો કાંઈ નહીં. દેખાય બધું બહુ મોટું, પણ એમાં કાંઈ મળે. જેમાં ભગવાનની પ્રસન્નતા હોય એ માર્ગે જવું. સદાનંદ સાહેબ ભાઈ.

श्री स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण हरे, स्वामी बात करीजे। आपे तो छेल्लो जन्म थई रह्यो छे, एटले आपे अनंत अनंत जन्म थी गोथा खाईए छे, पण हवे महाराज स्वामी मळ्या, સત્પુરુષ મળ્યા, એટલે આ છેલ્લો જન્મ છે। હવે બીજા કદાચ આવે તો સત્સંગી તરીકે સત્સંગી મને ઘરે આવે, પણ આ ટૂંકમાં છેલ્લો જન્મ થઈ રહ્યો છે કે હવે કાંઈ બાકી રહેવું નથી। અને બીજાને હજુ મહારાજ સ્વામી મળ્યા ના હોત તો ચક્રાઓ ચાલુ રહોત અને આપણે માયાના ગર્ભમાંથી બહાર આવ્યા ના હોત, પણ મહારાજ સ્વામી મળ્યા એ કેટલી મોટી પ્રાપ્તિ। તો આ મહારાજે કહ્યું, આપણે તો છેલ્લો જન્મ થઈ રહ્યો છે, તે છેલ્લો જન્મ તે શું જે પ્રકૃતિના કાર્યમાં મને કહીને માલ ના માનવો, એ જ છેલ્લો જન્મ છે। હવે આમ તો જોવા જઈએ તો આપણે ક્યાં પ્રકૃતિ પુરુષ, ક્યાં બધા, હવે એમને તો પહોંચાય એવું નથી, પણ સ્વામી કહી કે મને કહીને માલ માનો નહીં, ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી બધું નાશન છે, તુચ્છ ક્ષણિક છે। એ મારા સ્વામીની દ્રષ્ટિમાં એ કાંઈ કહેવાય નહીં, અનંત મુક્તો છે। હવે એક એક મુક્તિ સામર્થ્ય જોઈએ તે કેટલી બધી છે, તો અનંત મુક્તો, હવે એક એક અનંત કોટી બ્રહ્માંડ રચવાને સમર્થ છે એક એક મુક્તો, તો અનંત મુક્તો તો કેટલું બધું કરી શકે। તો આ તમારું માયાનું કાર્ય એ તો કાંઈ હિસાબમાં ન કહેવાય, માયા પણ હવે આ બધા મુક્તોને ટોટલ મારીએ તો ગુણાદિત્યાન સ્વામીને તુલે ના આવે, એક ગુણાદિત્યાન સ્વામી એટલા સમર્થ છે। અને પછી મહારાજ ગુણાદિત્યાન સ્વામી કરતાં મહારાજ અનંત ગણા, એક બે પાંચ દસ નહીં, અનંત ઘણા અધિક છે, તો જે કેવા મહારાજ મળ્યા છે। એટલે આપણે તો યોગી બાપાએ કહ્યું કે આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય, ભાગ્યશાળી માનો એ જ ભૂલ, હવે બીજે કોઈ જગ્યાએ કંઈ માલ માનવું નહીં। એટલે આપણે તો કેટલો ઢગલો બધો છે, આપણે અનંત મુક્તો છે, સ્વામી છે, અને હવે એક એક બધા માયા પરના છે, માયા પર, અને એક તો આપણે તો બધી કેટલી બધી સામર્થ્ય છે, અને આપણે પણ સમર્થ છીએ।

0: પણ સ્વામીએ સામરથી ઢાંકી રાખી છે. એ આપણા જીવના ઋણા માટે, મોક્ષ માટે. નહીં તો બધી સામર્થ્ય આપે તો આપણે તો કંઈનું કંઈ કરી નાખીએ. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે કોઈક માણસનું કોઈક જરાક રાખ્યું હોય તો તે પણ નથી ભૂલતું. તો ભગવાનને અર્થે આપણે કંઈક કર્યું હોય કે કરીએ તો તે કેમ ભૂલે? જો આપણે ટ્રેનમાં જતા હોઈએ અને અરસપરસ બીડી પાય તો ભયબંધી થઈ જાય અને કેટલું રાખે, તો આપણે તો આ મહારાજ સ્વામી માટે કેટલું દુઃખ કર્યું છે. જો કોઈક માણસનું જરા કોઈ રાખ્યું હોય તો તે પણ નથી ભૂલતું. તો ભગવાનને અર્થે આપણે કંઈક કર્યું હોય તો કેમ કરીએ? કેમ કરીએ તો તે કેમ હોય કે કરીએ તો તે કેમ ભૂલે? એટલે મહારાજ મહારાજ તો કોઈક અલ્પ એક જરાક અણુ જેટલું કર્યું હોય તો ભગવાન ભૂલતા નથી. તો આપણે તો કેટલું બધું કર્યું છે ભગવાનને અર્થે. ભગવાનને અર્થે બધું કર્યું હોય એવા મૂળ રાખવું, જે આપણે કાંઈ પણ કરીએ, કાંઈ પણ કોઈ પણ ક્રિયા કરીએ તો ભગવાનને અર્થે કરું, ભગવાન સામે રાખીને બધું કરીએ તો એ બધું ભૂલાઈ જાય છે. પછી આપણે ક્રિયામય થઈ જઈએ છીએ અને ગોથા ખાઈએ છીએ. તો ભગવાન સામે દ્રષ્ટિમાં હોય, ભગવાન રાજી કરવાનો વિચાર હોય તો કોઈ રીતે આપણે આનંદ આનંદ રહે અને કોઈ રીતે ગોથા ખાઈએ નહીં અને સીધી નજર રહે. એ ભગવાન તો કાંઈ ભૂલેવા નથી ને ભગવાનની દયા તો અપાર છે ને સર્વે ઠેકાણે ત્યાંથી જ દયા આવી છે. બધી મૂળ મહારાજ છે. મહારાજ એટલા સમર્થ છે, બધી દયા ત્યાંથી જ આવે છે. આપણે જે કંઈ દયા કરીએ છીએ એ આપણામાં રહીને સ્વામી કરે છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી દે. ભગવાન મળ્યા, સાધુ મળ્યા તે હવે હૈયામાં દુઃખ આવવા દેવું નહીં, ને પ્રારબ્ધનું આવે તો ભોગવી લેવું. જો પ્રારબ્ધ હોય તો હવે એને કંઈ દેહ ટકે છે, ને પ્રારબ્ધ મટી જાય તો દેહ પડી જાય તો દેહ ટકે નહીં. અને ભગવાને અનંત પાપ આપણે કર્યા છે એમાંથી એક ચપટીક લઈ લે, અને અનંત પુણ્ય કર્યા હોય એમાંથી ચપટીક લઈને એ ભેગું કરીને આપણું પ્રારબ્ધ રચે, એટલા દેહ આપે. અને દેહ એટલે પ્રારબ્ધ ખૂટી જાય એટલે આપણે દેહ પડી જાય. એટલે સ્વામીએ કહ્યું કે ભગવાન મળ્યા, સાધુ મળ્યા તે હવે હૈયામાં દુઃખ આવવા દેવું નહીં, ને પ્રારબ્ધ ના આવે તો ભોગવી લેવું. આ પ્રારબ્ધ પ્રારબ્ધ એને કંઈ દેહ બનેલું છે, અને આ પ્રારબ્ધ ના હોય તો આપણો દેહ પડી જાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે જેવા સબ સામરે તેઓ જીવ થઈ ગયા છે, માટે બળિયા ભગવાનના ભક્ત હોય તેના શબ્દ સાંભળીએ તો જીવમાં બળ આવે. એટલે બળિયાનો સંગ કરો, અને જો પણ નપુંસકને સંગે બળ પમાય નહીં. એ તો ઢીલો પોચો હોય એને સંગે બળ પમાય નહીં. એ મોરું મોરું વાટે અને તમને મોરા પાડી દે. કંઈક બળ હોય એ પણ જતું રહે અને હાવ ઢીલા કરી નાખે. પણ બળિયાનો સંગ હોય તો જીવને બળ પમાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે આ તો મોટાની નજર પડી ગઈ છે, તેથી વિષયની તીક્ષ્ણ વૃત્તિ ઓછી થઈ ગઈ છે, નીકળતો તે વિના રહેવાય નહીં. આ વિષય તો વિષય સાથે આપણે કજ્યો છે, વિષયને આ ભોગ ભોગવીએ છીએ એ બધા વિષયમાં, તો વિષયની લીધે આપણે બધું ગમે એવા બળીઓ હોય, મને કરીને બળ હોય, પણ વિષય સામે દ્રષ્ટિ હોય, વિષય સામે તો આપણે ઢીલા પડી જઈએ. એટલે સ્વામીએ કહ્યું કે આ તો મોટાની નજર પડી ગઈ છે, તેથી વિષયની તીક્ષ્ણ વૃત્તિ ઓછી થઈ ગઈ છે, તે એના રહેવાય નહીં. આખા આ સંસાર જ જે કહીએ, અન્નકોટી બ્રહ્માંડમાં આ બધા વિષય વ્યાપેલો જ છે, અને વિષયને લીધે એ માયાનું તંત્ર છે. એટલે એમાંથી આપણે નીકળીએ, છૂટીએ, તો છૂટવાનો ઉપાય તો આપણને હાથમાં આવી ગયો છે, આ મોટા પુરુષ મળ્યા છે. એટલે અને સ્વામીએ કહ્યું બીજી વાતમાં કે આપણને વિષય કહેવાય નહીં, હરિભક્તોને વિષય કહેવાય નહીં, એ તો આજ્ઞાથી કરે છે, એટલે આજ્ઞાથી બધું કરે છે. નહીં તો એવા સમર્થ છીએ, આ દેહમાં રહેવાય એવું નથી, નીકળી જાય અને કંઈનું કંઈ કરી નાખે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે અવિદ્યાનું પણ ભગવાન ચાલવા દે તો ચાલે, નીકર અવિદ્યાનો શું ભાર છે. એટલે અવિદ્યા માયા, માયાનું અવિદ્યાનું પણ ભગવાન ચાલવા દે તો ચાલે, એ ભગવાનના હાથમાં જ છે બધું. ભગવાન માયાનું જેટલું ચાલવા દે, જો અત્યારે કોરોના ચાલે છે, એટલે એ ભગવાન ચાલવા દે એટલું ચાલે, પણ ભગવાનની ગણતીમાં શું, એક ખૂણો અનંત કોટી બ્રહ્માંડ છે, એમાં કોરોના વાયરસ શું ગણતી, પણ ભગવાન ચાલવા દે છે. ભગવાને કહ્યું અત્યારે કાળનું પ્રધાનપણું છે, અને ભગવાન પણ ભગવાન એ એમની આજ્ઞા વિના કાંઈ ના કરે, તો ભગવાન ચાલવા દે છે એટલું ભગવાન એને સામર્થ્ય આપી છે. લો અત્યારે તો તમે ચલો. સ્વામિનારાયણ ભગવાનની જય. હમણાં આ લોકો નૃત્ય કર્યું, મને લાગે આ સ્ટેજ તો તૂટીને ભૂકા થઈ ગયા, કુદા કુદ. તો આ બધું આપણે જે છે એ મહારાજ સ્વામીને લીધે છે. મહારાજ સ્વામી આ પૃથ્વી પર પધાર્યા અને આપણને આજે લાભ આપ્યો, અને એ લાઈન ચાલી આવે છે, અને એને લીધે આપણે જે કૂદીએ છીએ, નાચીએ છીએ, એનું કારણ મારા સ્વામી જ છે. નહીં તો આપણે ક્યાં રખડતા હોત, અનંત જન્મ લીધા, બીજા અનંત જન્મ લેવા પડત, પણ આ મારા સ્વામી મળ્યા, એમને બ્રેક વાગી અને આખું પલટો લીધો. આમ જતા હતા આમ મોક્ષને માર્ગે ચડી ગયા આપણે, અને બે કે પાંચ જન્મ, આ તો છેલ્લો જ જન્મ છે, પણ સ્વામીએ કહ્યું સ્વામી કે ગમ્યો હોય બે કે પાંચ જન્મે પાર પડી જાય, અક્ષરધામમાં બેસી જાય એવી વાત છે. એટલે એમાં મહારાજનો મહિમા છે. મહારાજ કેવા હતા એને લીધે, મહારાજે તો મોક્ષનો સાગર ખોલ્યો, પરબ નહીં, ટાંકી નહીં, નદી નહીં, સાગર, મોક્ષ મોક્ષ મોક્ષ. એમના સંબંધે જે આવે બધા આમ જરાક પણ. મહારાજે કહ્યું કે અવગુણ ના લે, બીજું કાંઈ ના જાણે પણ અવગુણ ના લે, આ સત્સંગમાં આવે ને અવગુણ ના લે, ધામમાં બેસી જાય. અને આપણે બેસ સંબંધમાં હોઈએ પણ અવગુણ લઈએ તો વિલંબ થાય. મારે દયારુ છે પણ વિલંબ તો થાય. આપણે સીધે રસ્તે જતા હોય અને પછી ફંટાઈને આમ જઈએ તો વિલંબ તો થાય જ ને. એટલા માટે પણ ભગવાન બહુ દયાળુ છે, બહુ દયાળુ. આપણા ગુના સામે જોયા નહીં, આપણી કરણી સામે જોયું નહીં. આપણે ગમે એવા હોય, અભૂત અજ્ઞાની બધી આ બધી રીતે જોવા જઈએ તો કોઈ લાયકાત નથી આપણે, કોઈ લાયકાત નથી. છતાં ભગવાને સ્વીકાર્યા આપણને. અને લાયકાતમાં તો મહારાજને આટલું જ જોઈતું હતું, એમને વિશે નિષ્ઠા થઈ જાય. આખા વન વિચરણમાં ફર્યા, બધા કર્યું, કેટલાય લોકો મળ્યા હશે પણ નિષ્ઠાના અભાવે એ રહી ગયા. અને મહારાજ પશ્ચિમ દેશમાં પશ્ચિમ ભૂમિમાં આવ્યા અને હજુ વધારે પશ્ચિમ બાજુ જઈ રહ્યા છે. પણ એ જે મહારાજે જોયું આંબા ઉપર ચડીને જોયું કે આ મુમુક્ષુ તો અહીંયા છે. મુમુક્ષુ એટલે મોક્ષધારી, મોક્ષના અધિકારી. એ તો પશ્ચિમમાં એટલે ગુજરાતમાં છે. એટલે તરત જ જલ્દી જલ્દી સમેટીને અને પહોંચી ગયા 8 વર્ષે અને આપણને લાભ આપ્યો. અને લાભ આપવામાં એક થોડી ગડબડ થાય છે. એમને તો લાભ આપવું છે, ખૂબ આપવું છે, પણ આપણા તરફથી ગડબડ થોડી થાય છે એટલે વિલંબ થાય છે. યોગી બાપાએ કહ્યું કે તમે લોકો એટલે યુવકો અમે હતા, સ્વામી કહે કે તમે આ ત્રીજો જન્મ છે આ સત્સંગમાં અને હજુ જો આ નિર્દોષ બુદ્ધિ નહીં રાખીએ તો હજુ ચાલશે. એટલે કે ભગવાન તો નિર્દોષ છે, સર્વે ગુણે સર્વે દોષે રહિત અને સર્વે ગુણે સંપન્ન એવા ભગવાન છે. એટલે ભગવાનની તો વાત થાય એમ નથી, પરના પર છે. પણ આપણે બધી દખલ થાય. મહારાજે કહ્યું કોઈ તો બંધારું નથી, તમે ગમે એટલી મોટી સાકરો લોઢાને એમાંથી ભગવાન બંધાય એમ નથી. પણ મહારાજ કે હું બંધાવું છું ક્યારે, એક દોરી હોય તૂટી જાય એવી દોરી હોય એનાથી બંધાવું. પણ ક્યારે કે ભગવાનને ઓળખે. ભગવાન મહારાજે કહ્યું કે હું કોઈ રીતે બંધાવ્યો નથી, પણ મને જે હરિભક્ત હોય એ બાંધે છે. અને હરિભક્તને વાત કરી અને મહારાજ કહે કે તમે મારા વિશે પ્રીતિ રાખો એટલે ભગવાન વિશે પ્રીતિ રાખો તો કરોડ ઘણી પ્રીતિ કરું છું. એટલે આપણે તો ખોટ જ નથી,
1: તમે એક રૂપિયો આપો ને તમને કરોડ રૂપિયા આપે, એ કેવી વાત. બીજો રૂપિયો આપે તો બીજા બે કરોડ, દસ રૂપિયા આપે દસ કરોડ, એટલે આપણે લાભ લાભે લાભ જ. પણ મારા એક શરત મૂકી કે હરિભક્તો, મારા જે કહ્યું કે ભગવાન, સંત અને હરિભક્તો, એમાં જેટલી પ્રીતિ તેટલું કારણ દેહ ટળે. કારણ દેહ તો ભૂકા કાઢી નાખે. શાસ્ત્રમાં કોઈ જગ્યાએ કારણ દેહની વાત લખી જ નથી. એમાં પોતે જ કારણ દેહમાં હોય એટલે ક્યાંથી લખે. એટલે મહારાજે વાત કરી, મહારાજે કહ્યું કે ભગવાન, ભગવાનો તો પ્રીતિ છે જ, સંત, સંતમાં પ્રીતિ છે, પણ હરિભક્તો અંદર અંદર ડખો કરે અને ક્લેશ પામે. હું તારું મારું અહમ મમતો ભરાય અને પછી ખેલ રચાય. અને બધી સેવા, બધી સેવા કરતા હોઈએ, ગમે એ સેવા કરતા હોઈએ, પણ અહમ મમતો ભરાય એટલે જોયેલો તમારે, એટલે તારા ઉડે બધા એવું થાય. પણ ત્યાં આપણે સ્વભાવ કંટ્રોલમાં રહે, અને સ્વભાવ કંટ્રોલમાં એટલે મહિમા, સંબંધનો મહિમા. હરિભક્તો અરસ પરસ એકબીજાનો મહિમા સમજે તો કામ થાય. અને મહિમા સમજને બદલે બીજું ડખાડખ થાય, છેટું પડે, ધામથી ઘણા છેટા પડે. એટલે મહિમા સમજીને દરેકમાં આવી વાત છે મહારાજે કહ્યું. અને સંતો, ગુણાતીત પરંપરા બધાએ મહિમાની વાત કરી. આજે અમે વોકિંગ કરતા તે વખતે તો યોગીઓ પણ કેટલો બધો મહિમા કહે, કેટલો બધો મહિમા કહે. દાસ ભાવ આવે એનાથી બધું કામ થાય. જરાક અહમ અહંકાર આવે, થોડેક મૂછ મરે ને ચપટ ચપટ થઈ જાય. એટલે એવું આપણે ના કરો. હરિભક્તો પરસ્પર મહિમા, ખૂબ મહિમા સમજીને, અને એમાં જાય છે શું, અવરાઈ કરીએ એટલી ખોટ, અને સવરું સવરી સમજણ રાખીએ એટલું માલમ માલ થાય. મહારાજે કહ્યું, ટૂંકમાં મહારાજે કહ્યું કે દરેકને વિશે દીવભાવ રહે એ જ બ્રહ્મવિદ્યા. બ્રહ્મવિદ્યાની વાત જ કે દરેકમાં દીવભાવ રહે એ જ બ્રહ્મવિદ્યા. અને યોગી આપાએ કહ્યું કે દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખે એ આપણી સેવા. સેવામાંય ગણાય, આપણે અમમ કરીએ સેવા નહીં. આમ સેવા અમમ કરતાં કરતાં અહીંયા આવી જાય. સેવાને નિર્દોષ બુદ્ધિ, જે દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખી એ આપણી સેવા. કેટલી ગજબની વાત કરી. પણ એ આપણે આ વસ્તુ આ કાનમાં ધરતા જ નથી અને જીભમાં ઉતરતું જ નથી. ઉપરથી અહીં અથડાઈને પાછું જતું રહે. પણ આટલું જ છે, બીજું કાંઈ નહીં. આટલું જ દરેકનો મહિમા સમજીએ, સંબંધનો મહિમા. બીજા કોનો સંબંધ છે? અત્યારે આપણા અમેરિકાનો પ્રેસિડેન્ટ આવ્યો હોય એની સાથે જે હોય એનો મહિમા સમજે છે. ગમે હોય એને કેટલો મહિમા આપણે સમજીએ. તો આ ભગવાન આવે, ભગવાનની સાથે જે બધો હોય એનો યોગી આપણે ચોખ્ખું કહ્યું કે ગુરુને માનવા અને હરિભક્તને ઠેબેવડાડવા, સંબંધનો મહિમા. એટલે આજે આ ખામી છે આપણે. હવે એકબીજાનો મહિમા સમજીએ, કેટલો આનંદ આવે જો તમે બેઠા છો, બાજુવાળો એને માટે એલર્જી હોય તમારે તો મજા ના આવે. આટલો તો કેટલો ધામધૂમ થઈ છે, પણ તો બાજુવાળો હોય ઊંચો નીચો ઊંચો નીચો થયા જ કરે, ઊંચો નીચો થયા જ કરે, મજા જ ના આવે. આ લઠ્ઠુભાઈ ક્યાંથી આવ્યો? એ બધા ભાવ કાઢી નાખે. એટલે અને ભગવાનનો સંબંધ પામે, ભગવાનના સંબંધને લાકડું લોડું જે હોય બધું, મહારાજે કહ્યું કે ઉદ્ધવજી જેવા હોય સત્સંગની બધી જ વાત દિવ્ય સમજે છે, બધી જ લોડું લાકડું જળ ચેતન બધું દિવ્ય સમજે છે. ચેતન દિવ્ય એટલે ચેતન સમજે, મૂર્તિમાન આ ગાજી તક્યા નથી, બધું મૂર્તિમાન છે એવું સમજે. એટલે ઉદ્ધવજી જેવા એટલે આ ટૂંકમાં બધું દિવ્ય છે, દિવ્ય છે. શ્રીજી મહારાજ પોતે વાત કરી છે, મહારાજે કહ્યું કે ભલે મારી સેવા ના કરતો હોય, મહારાજે ભલે મારી સેવા ના કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો અમે અતિશય સેવા કરી એમ માની લઈએ છીએ. જો આપણે ભલા બેઠા છે, અમે તો ઇન્ડિયા હતા ને તમે અહીંયા લંડન છો, અમેરિકા છો, કેટલા દૂર દૂર, પણ તો એકબીજાના ગુણગાન ગાય કે ઇંગ્લેન્ડમાં હરિભક્ત છે, આવા છે, અમેરિકામાં આવ્યા છે, અને પોતે બાજુમાં હોય એનો પણ કે એનો પણ મહિમા સમજે. મહારાજ કે અતિશય સેવા કરી એમ માની લઈએ છે. તમને આ કોઈ જરૂર નહીં, આગા પાછા થવાની જરૂર નહીં, જ્યાં બેઠા છો ત્યાં જ બેઠા, પણ હરિભક્તના ગુણ ગાઓ. મારે કે અતિશય સેવા કરી માની લે. એટલે ભગવાન વાત કરે છે, ભગવાન ભાઈએ આપણે ધ્યાન આપો, બીજું ક્યાં ધ્યાન આપે. આપણે 70 જણનું અવગુણ સાંભળીએ એટલે આપણું ભેજો જેવું થઈ જાય, પછી સાચી વાત એ ના થાય, ભગવાન કહેતો એમ મનાય નહીં એવું થઈ જાય. એટલે ભગવાનની વાત, ભગવાને મહિમા મહિમા મહિમા જ વાત કરી છે. હરિભક્તનો સંતોનો એટલો બધો મહિમા કહે છે. બીજી વાત કરી મારે કે ભલે ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય, જોજો ભલે ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય. એટલે અપાર કૃપા ક્યારે થાય? એમને એમ થતું હશે કેટલી સેવા કરી, કેટલું બધું રાજીપો લીધો હોય તો અપાર સેવા થાય. પણ મહારાજ કહે કે ભલે ભગવાનના સંતની અપાર કૃપા થઈ હોય પણ જો હરિભક્તનો અવગુણ લે ધામમાં ના જાય. પછી જો લાલો પાડો હતો મહારાજને, મહારાજે કહ્યું કે લાલા તને અંતકાળે હું જાતે તેડો આવીશ, જાતે સ્વયં, અને હાથ પકડીને લઈ જઈશ. એટલે કેટલો રાજીપો લીધો હશે, કેટલો રાજીપો. આવી સ્થિતિ પામવા માટે સામાન્ય રાજીપો નથી. મારા જાતે કહે છે હું જાતે લેવાઈશ, હાથ પકડીને ધામમાં લઈ જઈશ, છતાં ભૂત થયો, ભૂત થયો. આટલો તો રાજીપો, કેટલું કેટલી કમાણી કરી હશે, અબજો રૂપિયા, અને એક જરાકમાં ખોઈ નાખે. તો જો આપણે આ હરખા રહેવું, બીજું કાંઈ કરવાની જરૂર નથી. આપણે જે નીતિ નિયમ પાળવા, આપણે આજે મહારાજે કહ્યું, અને નિશ્ચય, નિશ્ચયમાં આ બધું આવી જાય છે. નિર્દોષ બુદ્ધિ, બધાનો મહિમા સમજવો, અને સંસ્કૃત ભાવ, એકતા રાખવી, આ બધું આ નિશ્ચયમાં આવી જાય છે. નિશ્ચયમાં ખામી હોય તો અમારો ડખો થાય એવું મહારાજે વાત કરી, ચોખ્ખી વાત કરી છે. એટલે આપણે ભગવાન સામેથી ઢગલા બંધ પૈસા આપે છે, પાઉન્ડ આપે છે, અને છતાં આપણે ના પાડીએ એ કેવું કહે? તો જવાબ, આ સત્સંગ ખરેખર મહારાજ સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ યોગી બાપા પ્રમુખ સાહેબ મહારાજ કેટલા દિવ્યતા રેલાય છે, દિવ્યનો સાગર ઠાલવી દીધો છે, અને છતાં આપણે કોરા રહી જઈએ તો કેવું કહેવાય? આટલું બધું સાધન છે, ક્યાં હાથ નાખો ત્યાં દિવ્યતા દિવ્યતા આ બધું હાથમાં આવે એવું છે, છતાં કોલસો હાથમાં તો કેવું કહેવાય? તો જો આપણે આટલું જ કરવાનું છે કે દરેક હરિભક્તમાં નિર્દોષ બુદ્ધિ રાખવી, અરસપરસ અરસપરસ મહિમા સમજો, એકબીજાનો ખોદડી નહીં, કાંઈ નહીં. તો ભગવાન રાજી થાય ને ભગવાન રાજી થાય એટલે મેં પતી ગયો. એટલે આપણે હાથમાં જ છે મોક્ષ, અને આમ ખોલીએ તો ચકલી ઉડી જાય એવું છે. તો જો આપણે બંધ મુઠ્ઠી રાખવી અને આ સત્સંગના સાવ સહેલી વાત છે. મારા કે અવગુણ ના લે, અવગુણ ના લો તમે, અને બધું જેમ ચાલતું હોય એમ ધ્યાન ના રાખીએ અવગુણ પદે, તો અક્ષરધામમાં અક્ષરધામમાં અક્ષરધામની પ્રાપ્તિ થઈ એ મહારાજે સ્પષ્ટ વાત કરી છે. એટલે આપણે બધું ચોરણી ચીકણું કરવું એના કરતાં સીધે સીધું આ મોક્ષની વાત છે. અને જે તમારે જોવાનું કરવાનું છે એ મહારાજ કહે કે અમારામાં જ છે, આ બીજું બધું કોઈ માલ નથી, બીજા આડાવરી જોવાનું જ નથી. શ્રી મહારાજ સ્વામી અને આ પ્રમુખ સાહેબ મહારાજ સામે દ્રષ્ટિ કરવી કામ થઈ જાય. સહેલાન સાહેબ મહારાજ

0: प्रमुख स्वामी महाराज नी जय।
1: સ્વામિનારાયણ ભગવાનના અત્યંત લાડીલા કૃપાપાત્ર અને સખા સમા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના જીવન ઉપર આપણે ગઈકાલથી જોઈ રહ્યા છીએ. બ્રહ્માનંદ સ્વામી એમનો જન્મ ખાણગામમાં થયેલો છે. માતા પિતાનું નામ લાલુબા અને શંભુદાનજી છે. નાની ઉંમરમાં જ એમનો વાકદાન વિધિ વૈશાળ વિધિ કરવામાં આવે છે. અહીંયા આગળ એક દિવસ રાત્રે માતા પિતાને સ્વપ્ન આવે છે કે તમારા બાળકને ભુજમાં પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે મોકલો, અને જો આ સ્વપ્ન સાચું હોય તો તમારા ઘરે આવતીકાલે એક બ્રાહ્મણ આવશે અને એ પણ આવી જ વાત કરશે. એક અજાણ્યો બ્રાહ્મણ બીજે દિવસે સવારે ત્યાં આવે છે અને માતા પિતાને જે સ્વપ્નમાં દર્શન થયા છે, જે વાત સાંભળી છે, એવી જ વાત આ બ્રાહ્મણ પણ કહે છે. એટલે માતા પિતાને ખાતરી થાય છે કે બાળકને ભુજ ભણવા મોકલીએ. એકનો એક બાળક છે, અત્યંત લાડકોડથી ઉછેર્યો છે, મોટો કર્યો છે, એ બધું તો ઠીક, પણ સૌથી વિશેષ તો એ બાળકની અંદર દૈવી ગુણો છે. એ બાળકે સમગ્ર ખાણ ગામને ખેલું લગાડેલું છે. એટલે માતા પિતાને તો બાળક પ્રિય છે, પણ સમગ્ર ગ્રામ્ય જનતાને પણ આ બાળક અત્યંત પ્રિય છે. એ બાળક જો ગામનો ત્યાગ કરીને દૂર દેશ ભણવા માટે જાય તો એમના કુટુંબીજનોને પણ ભણે એ ગમે, પરંતુ પોતાથી દૂર થાય એ ગમતું નથી, એ ઈષ્ટ નથી. માતા પિતા ખૂબ વિચાર કરે છે કે શું કરવું, બાળકને ભણવા માટે દૂર મોકલવો કે નહીં. ભણવું એ ભવિષ્યની વાત છે, ભણે તો એનું ભવિષ્ય ખૂબ ઉજળું છે, અને ગામમાં એવી કોઈ વ્યવસ્થા નથી. હવે શું કરવું? અંતે કઠણ કાળજું કરીને નિર્ણય લે છે કે બાળકને ભણવા તો મોકલવો છે. સંસારી માટે અભિજ્ઞાન શાકુંતલની અંદર કણવ ઋષિ એક શ્લોક કહે છે કે ગૃહસ્થને પોતાના સગા સંબંધી પોતાથી દૂર થતા હોય ત્યારે કેવું દુઃખ થાય. કણવ ઋષિ પોતાનો એક સ્વાનુભવ કહે છે. એમને ત્યાં એક પાલક પુત્રી શકુંતલા નામની એક કન્યા આશ્રમમાં મોટી થાય છે અને ઉંમર થતાં એના લગ્ન થાય છે, અને પછી એમને દુષ્યંત રાજાની સાથે પરણાવવામાં આવે છે. અને જ્યારે શકુંતલાને વળાવવાની આવે છે ત્યારે કણવ ઋષિની આંખમાં આંસુ આવે છે. એટલે પોતે એવું કહે છે કે હું તો વનની અંદર રહેવાવાળો એક તપસ્વી છું. આ જે દીકરી છે એ મારી નથી, એ હું જાણું છું. વળી મેં સમગ્ર સંસારનો ત્યાગ કર્યો છે, એટલે પણ સંસારીઓ સાથેનો મારો બીજો વિશિષ્ટ કોઈ સંબંધ ન હોય. છતાં પણ આજે આ શકુંતલા જ્યારે જાય છે ત્યારે મારા મનની અંદર કેવું દુઃખ થાય છે. પોતે કહે છે, યાસ્ય ત્યજ્ય શકુંતલે પતિ ગૃહે, યાસ્ય ત્યજ્ય શકુંતલે હૃદયમ સંસ્પૃષ્ટમુત્કંઠયા કંઠસ્તંભિત બાષ્પ.

તો એક વનની અંદર રહેવાવાળો અનાસક્ત વિરાગી છું, છતાં પણ મને જો આવું દુઃખ થતું હોય તો ગૃહસ્થને કેવું દુઃખ થતું હશે? અહીંયા આગળ માતા પિતાને ખૂબ દુઃખ છે, પરંતુ આગંતુક જે ભૂદેવ છે એ બંનેને આશ્વાસન આપે છે કે તમે ચિંતા ન કરો, તમારા બાળકને હું જીવની જેમ જતન કરીને સાચવીશ, એની સાર સંભાળ રાખીશ. વળી એના જે વિદ્યાગુરુ છે અભયદાનજી, એ પણ તમારી જ જ્ઞાતિના છે, એટલા માટે એમને પણ હું એવી ભલામણ કરીશ અને આ પ્રમાણે એનું ખૂબ ખૂબ ધ્યાન રાખશે. તમારા બાળકને નિસંકોચ વિદ્યાભ્યાસ માટે મોકલો. અને વિદાયની વેળા આવે છે, આખું ગામ લાડુદાનજીને વળાવવા માટે આવે છે. કોઈના લગ્ન થતાં એને હાથમાં શ્રીફળના નાળિયેર અને સાકરનો પડો આપે એવી રીતે નાના લાડુદાનજીના હાથમાં સાકર અને શ્રીફળ આપવામાં આવ્યું છે, ગળામાં હાર પહેરાવ્યા છે. આખા ગામની તમામ બજારોની અંદર એમને ફેરવવામાં આવે છે, બધા જ એને હારથી, હીરા મોતીના હારથી વધાવે છે, વારણા લે છે, શુભેચ્છાઓ પાઠવે છે. આંખમાં અશ્રુ સાથે લાડુદાનજીને ભુજ ભણવા માટે વિદાય આપે છે. અજાણ્યા જે ભૂદેવ છે ને એ ભગવાનના સ્વરૂપે ભગવાન પોતે જ આવેલા છે, પરંતુ કોઈને ખબર નથી કે આ ભગવાન છે. ભૂદેવની સાથે ભણવા માટે લાડુદાનજી આ પ્રમાણે નીકળ્યા. શંભુદાનજી એને છેલ્લે ગામની ભાગોળે શીખ આપે છે. ચાર વસ્તુ કહે છે, એક ભણવામાં એક ચિત્ત એકાગ્ર થજો, આપણા કુળનું જ્ઞાતિનું ગૌરવ વધારજો અને અહીંની કંઈ ચિંતા કરતા નહીં, તમારી વિદ્યામાં ખૂબ પારંગત થાવ એવા મારા આશીર્વાદ છે. આવી રીતે ખિન્ન હૃદયે આ પ્રમાણે શંભુદાનજી પોતાના એકના એક વાલસોયા દીકરાને રજા આપે છે. રસ્તાની અંદર ભૂદેવ અને લાડુદાનજી ચાલ્યા જાય છે. ભૂદેવ લાડુદાનજીને રસ્તામાં વાતો કરે છે, વિચરણની વાતો કરે છે. જે રસ્તામાં પસાર થાય છે એટલી રસપ્રદ વાતો છે કે લાડુદાનજીને પોતાનું ઘર, રસ્તાનો થાક એ બધું જ પળવારમાં ભૂલી જાય છે અને ભૂદેવની સામે અકારણ પણ વારે વારે જોતા જાય છે. થોડાક આગળ ચાલતા એકવાર બંને રસ્તામાં ચાલ્યા જાય છે અને લાડુદાનજીને ભૂદેવનો સ્પર્શ થાય છે. એનો સ્પર્શ એટલે કે એમ અડે છે, બસ એના સ્પર્શ માત્રથી એનું જે વિરહનું દુઃખ, વિરાગ્નિ એ પળ માત્રમાં ગાયબ થઈ જાય છે. અને જાણે એ પોતાના ઘર કુળ કુટુંબનો ત્યાગ કર્યો જ નથી એટલા સ્વસ્થ બની જાય છે. ભૂદેવની વાતો સાંભળવામાં એમને ખૂબ રસ પડે છે. ભૂદેવજી પણ એમને ખૂબ સારી આ બધી વાતો કરતા જાય છે. બંને જણા ઘોડા ઉપર બેઠેલા છે, ઘોડેસવાર છે, અને આગળ ચાલતા અંબાજીના સ્થાને બેસણું કરી, સંધ્યાટીમણ કરી રાત્રે ફરીથી આ પ્રમાણે આગળ ચાલે છે અને એક જગ્યાએ રાતવાસો કરે છે અને થોડી વારમાં ભૂદેવ તો ઊંઘી ગયા, લાડુદાનજીને ઊંઘ આવતી નથી. લાડુદાનજી વિચારે છે કે માતા પિતા શું કરતા હશે, એમના મિત્રો શું કરતા હશે, એવી બધી એને થોડીક ચિંતા થયા રાખે છે. અને વળી અજાણી ભૂમિમાં અહીંયા તો કોઈ પલંગ નથી કે કોઈ એવી બીજી સુવિધા નથી, વ્યવસ્થા નથી, એટલે એને થોડીક ઊંઘાવવામાં વાર લાગે છે. એવામાં ભૂદેવના ચરણમાંથી, જમણા પગમાંથી તેજ નીકળે છે અને આખો ઓરડો તેજથી ભરાઈ જાય છે. લાડુદાન વિચાર કરે છે કે આટલી બધી લાઇટ પ્રકાશ ક્યાંથી? એ વખતે લાઇટ નહોતી, લાઇટની શોધ જ નહોતી, ભારતમાં તો લાઇટ આવી જ નહોતી, આટલી બધી લાઇટ ક્યાંથી? એટલે ખૂબ વિચાર કરે છે અને જોયે છે તો ભૂદેવના જમણા પગમાંથી આ લાઇટ નીકળી છે. એટલે જમણા પગનો આમ સ્પર્શ કરવા માટે જાય છે અને જેવો સ્પર્શ કર્યો તો ભૂદેવ જાગી ગયા.
જાગી ગયા એટલે લાડુદાનને પૂછ્યું કે કેમ ઊંઘ નથી આવતી, બીક લાગે છે? ત્યારે લાડુદાનજી કહે છે કે દેવી પુત્રને ડર તો હોય જ નહીં, અમે દેવી પુત્ર છીએ, અમને કોઈ બીજો તો ડર નથી. પણ ભૂદેવ કહે છે પણ શું? તો કે આપના ચરણમાંથી તેજ નીકળ્યું. તેજ મારા ચરણમાંથી? હોય જ નહીં. તો કે હા, આપના ચરણમાંથી તેજ નીકળ્યું, એનો હું સ્પર્શ કરવા ગયો અને આપ જાગી ગયા. એ સમયને વિશે આ ભૂદેવ એમ કહે છે કે આ તેજ મારું નથી, પણ હું મારા ગુરુને યાદ કરું છું ને, તો એવા સમયે આવી રીતે તેજ દેખાય છે, પણ મારું તેજ નથી. એવું કહી અને લાડુદાનજીને આ ભૂદેવ એ જ ભગવાન છે એવો રખેને ભાવ થઈ જાય, એટલા માટે આવી વાતો કરી અને એના મનને પાછું આ પ્રમાણે બીજે જોડી દે છે. બીજે દિવસે બનાસ નદી પાર કરી અને પાલનપુર આવે છે. પાલનપુર આવીને એક કોઈ ખેડૂતને ત્યાં આ પ્રમાણે રાતવાસો કરે છે. હવે ત્યાં બને છે એવું કે ખેડૂતને પણ એક જ દીકરો હતો અને ખેતીકામ કરવા જતાં એ દીકરાને સર્પદંશ થયો અને યુવાન છોકરાનું મૃત્યુ થયું. જે દિવસે ભૂદેવ અને લાડુદાનજી એમના ઘરે અતિથિ થયા છે એ જ દિવસે આ યુવાન ખેડૂતના યુવાન દીકરાનું મૃત્યુ થાય છે. એટલે બધે જ રોકકળાટ થાય છે, ખૂબ રડે છે, રુદન કરે છે. એ સમયને વિશે લાડુદાનજી ભૂદેવને કહે છે કે પ્રભુ, એટલે ભૂદેવ ચમકે છે કે આને કંઈક ખબર પડી ગઈ કે શું. એટલે પોતાનું જે કંઈક એમને દિવ્યતા આવી હોય ને એ ખેંચી લે છે. પણ લાડુદાનજી કહે છે કે તમે ચમત્કારી તો છો જ, આપણે આના અતિથિ થયા છે, તો એવું કંઈક કરો કે આ જે યુવાન પુત્ર મરી ગયો છે તો એ જીવતો થાય. એટલે ભૂદેવ કહે છે કે એવું તો શક્ય ન બને, પણ ભગવાનની પ્રાર્થનામાં શક્તિ છે અને પ્રાર્થનામાં એવું બળ છે કે જો પ્રાર્થના કરીએ તો જીવતો થાય. પરંતુ આ છોકરો મરી ગયો છે એની ખાતરી શું? એટલે એમની પાસે જાય છે તો ખેડૂતને બીજા બધા રડતા હતા. એટલે ભૂદેવે કહ્યું કે જો ભાઈ, સર્પ કરડે ને માણસ કોઈ દિવસ મરે નહીં. સર્પનું ઝેર જરૂર ચડે અને ઝેર ચડે ને એટલે માણસ બેભાન થઈ જાય અને એને ઘેન ચડે, એટલે કે અત્યંત એ નિદ્રાધીન થઈ જાય, ગાઢ સુષુપ્તિમાં જતો રહે. પરંતુ એ માણસ મરી નથી જતો હતો. લાવો એમની નાડી તપાસીએ. અને આ પ્રમાણે નાડી તપાસે અને ખેડૂતને વાત કરે છે કે મેં સાંભળ્યું છે કે બધા સર્પ ઝેરી હોતા નથી, 90% સર્પમાં ઝેર હોતું જ નથી. અને અત્યારે પણ સર્પ વિદ્યાના જે જાણકાર છે એ પણ આ જ વાત કરે છે કે બધા સાપ ઝેરી નથી, સાપનો એટલો ડર છે કે એના ડરને કારણે જ માણસ મરી જાય છે. આવી બધી એમને વાત કરી અને પછી આ ભૂદેવ છે ને એવું કહે છે કે જો કંઈ કોઈની પાસે મોરપીંછ હોય તો લાવો. એટલે મોરપીંછ મગાવે છે અને આમ જ એના શરીર ઉપર મોરપીંછ ફેરવી અને એક વાત કરે કે ભોળ્યો નાથ ભેળો હોય તો છોકરો બેઠો થાય. આપણી સાથે જો ભોળ્યો નાથ એટલે કે શંકર ભગવાન એ જો આપણી સાથે હોય ને તો આ યુવાન છોકરો બેઠો થાય. અને થોડી વારની અંદર પેલો યુવાન છોકરો બેઠો થાય છે. લાડુદાનજી ભૂદેવની સામે જોઈ રહે છે કે આ પીછું અને આ જે કંઈ કર્યું ને એ તો ખાલી મને બનાવવા માટે કર્યું છે, પણ જરૂર આની અંદર કંઈક દૈવી શક્તિ છે. પરંતુ ભૂદેવ એટલા બધા ચપ્પળ અને હોશિયાર છે કે લાડુદાનજીને પોતાનો કોઈ ખ્યાલ ન આવે એ પ્રમાણે હંમેશા વર્તે છે. આગળ ચાલતા બપોરના સમયે રસોઈ બનાવે છે ભૂદેવ પોતે. એમણે બનાવેલી રસોઈ લાડુદાનજી જમે છે એટલે એના અંતરની અંદર જે ઘાટ સંકલ્પ કે બીજા કોઈ પણ જે વિચાર હતા ને એ બધા લય પામી જાય છે. મુક્તાનંદ સ્વામી એમના પદની અંદર કહ્યું છે, ભગવાનના પ્રસાદનો, મોટા પુરુષના ચરણ સ્પર્શનો, એના દર્શનનો કેટલો મહિમા છે.

એવા મોટા પુરુષના ચરણનો સ્પર્શ કરીએ, એના દર્શન કરે, કે એમનો આપેલો એમનો ધરાવેલો જે પ્રસાદ એ જો ખાવામાં આવે તો આ પ્રમાણે આપણા અંતરના બધા જ ઘાટ સંકલ્પ બંધ થઈ જાય છે. જગત સંબંધી જો ભોગ ભોગવે તો વિચાર અને વિકાર ઉત્પન્ન થાય, અને ભગવાનનો ધરાવેલો પ્રસાદ ખાય ને તો વિકાર અને વિચાર શમી જાય. આવી પ્રસાદની અંદર શક્તિ રહેલી છે. ચાલતા ચાલતા આગળ મચ્છુ કાંઠાના માળિયા ગામની અંદર આ પ્રમાણે લાડુદાનજી અને ભૂદેવ પોતે પધારે છે. માળિયા ગામની અંદર ઠાકોર સાહેબ એમનું સ્વાગત કરે છે અને રોકાવા માટે ખૂબ આગ્રહ કરે છે. એ સમયને વિશે ભૂદેવ પોતે લાડુદાનજીનો મહિમા કહે છે કે આ ખાણ ગામના નાના લાડુદાનજી બહુ ચમત્કારી બાળક છે અને એમની પાસે ઘણી બધી વિદ્યાઓ છે. વિશેષ કરીને દરબારોની અંદર અશ્વવિદ્યાની અંદર જે નિપુણ હોય એની વિશે વધારે જલ્દી સ્નેહ થાય, સજાતીયપણું જલ્દી આવી જાય. તો એવી બધી કેટલીક વાતો થઈ અને આ પ્રમાણે માળિયા ઠાકોરને ખૂબ એમના પ્રત્યે ભાવ થયો. અમને કહ્યું કે તમે અહીંયા એક રાત રોકાવ અને આ બાળકની અંદર જે કવિત શક્તિ છે એનો અમને પણ લાભ આપો. ભૂદેવે એવો બધો મહિમા કહેલો એટલે ઠાકોર સાહેબે સાંજના સમયે મોટી સભાનું આયોજન કરી દીધું અને સભામાં જવાનું હતું એ સમયે લાડુદાનજી ભૂદેવને કહે છે કે ચાલો આપણે સભાનું આયોજન કર્યું છે તો ત્યાં આગળ જઈએ, તમે થોડી વાત કરજો અને હું એકાદ કવિત રજૂ કરીશ. ત્યારે ભૂદેવ કહે છે કે મારી તબિયત નાદુરસ્ત છે, મને આજે ઠીક નથી એટલે તમે એકલા જાઓ. અને લાડુદાનજીએ જોયું તો ભૂદેવના શરીરની અંદર બરાબર ઠીક નહોતું એટલે પછી ન છૂટકે લાડુદાનજીને એકલાને આ પ્રમાણે સભામાં જવાનું થયું. અને સભામાં જઈને એણે એવી રીતે કવિતાઓ રજૂ કરી, એવા છંદ દોહા લલકાર્યા કે અત્યાર સુધીના ઇતિહાસમાં એ ગામની અંદર ઘણા બધા ભાટ ચારણો અને કવિઓ આ પ્રમાણે આવેલા, સંગીતના ઘણા બધા જલસા થયેલા, પરંતુ આવું ને આટલું સુંદર કોઈ ન થકી સાંભળવા મળેલું નહીં. એટલે આ પ્રમાણે માળિયાના જે ઠાકોર સાહેબ છે ખૂબ રાજી થાય છે અને તેઓ શ્રી નક્કી કરે છે કે મારે લાડુદાનજીને કંઈક ભેટ આપવી. ઘણી બધી ભેટ સોગંદો અને આ બધું એને આપે છે. એવું કહેવાય છે 151 સુવર્ણ મુદ્રિકા જરિયાની પોશાક, સોનાના કડા, વીંટી, કાશ્મીરી શાલ, સાચી જરીનો સોનેરી સાફો, આટલું બધું અને એ ઉપરાંત બે ઘોડીઓ પણ એમને ભેટ આપે છે. આટલું બધું કર્યા પછી ત્યાંના રીત રસમ પ્રમાણે હવે છેલ્લે કસુંબાને હોકા એ લઈ અને ડાયરામાં બધે ફરે છે. કાઠિયાવાડની અંદર આજે પણ ગુજરાતની અંદર બધે જ ભજનનો પ્રોગ્રામ હોય ત્યારે આ જો હોકા બીડી કે કસુંબા ન ઘોળાય ને તો ત્યાં સુધી ભજન અધૂરું હોય એવું લાગે. એટલે આખી રાત ભજન બોલાવે ને સવારે કૃષ્ણપ્રિય સ્વામી કે એમ જો ત્યાં સાવરણી લઈને વાળવામાં આવે ને તો એક તગારું ભરાય એટલા બીડીના સિગારેટના ઠૂઠા ત્યાંથી મળે. અહીંયા આગળ પણ આવી રીતે હોકો ભરી અને લાડુદાનજીને આપવામાં આવે છે. ત્યારે લાડુદાનજી કહે છે કે હું તો આ રીતે કોઈ વ્યસન રાખતો નથી અને મારાથી આ પીવાય પણ નહીં. બહુ આગ્રહ કરે છે દરબારોને એવું હોય કે મારો હાથ ખાલી ન જવો જોઈએ, અપમાન લાગે. લાડુદાનજી પોતાની ટેકની અંદર ખૂબ આ પ્રમાણે અડગ રહે છે. દરબાર વિશેષ રાજી થાય છે અને પછી એવું કહે છે કે હવે જો અહીંથી જે તમારે જવાનું છે એ થોડીક કચ્છની વાટ શરૂ થાય છે તો ત્યાં આગળ ઘોડા પણ બહુ કામમાં આવશે નહીં, એટલા માટે હું તમને એક ઊંટ આપું છું અને બે ઘોડા હું સાચવું છું ને પછી તમે જે જગ્યાએ જાઓ છો ત્યાં આગળ હું મોકલી આપીશ એમ કરી. અને આ પ્રમાણે એમને એક ઊંટ આપે છે. બીજે દિવસે સવારે ભૂદેવ અને લાડુદાનજી ઊંટ ઉપર બેસી અને આ પ્રમાણે આગળની વાટે જવા તૈયાર થાય છે. ભૂદેવ જ્યારે ઊંટ ઉપર બેઠા અને લાડુદાનજી નીચે હતા તો ભૂદેવે લાડુદાનજીને એક હાથે આમ કરીને ઊંટ ઉપર ખેંચી લીધા. સામાન્ય રીતે બાળક નીચે હોય એને એક હાથથી આમ ઊંટ ઉપર બેસાડવું એ શક્ય નથી, પણ આવી રીતે જ્યારે ખેંચી લીધા ત્યારે ત્યાં જે કેટલાક ઊભા હતા એ બધા માણસોને આશ્ચર્ય થયું અને આ પ્રમાણે કહ્યું કે તમારા કાંડાની અંદર ખૂબ જોર છે, આ તમારા કાંડામાં ખૂબ જોર છે કે તમે આ બાળકને એક હાથે ખેંચીને ઉપર ચડાવી દીધો. એ વખતે ભૂદેવ કહે છે કે આ કાંડાથી તો કંઈકને ખેંચ્યા છે, આ જે કાંડું છે એનાથી મેં કંઈકને ખેંચ્યા છે
અને આ લાડુદાનજીને પણ એ જ રીતે ખેંચેલા છે અને આગળ પણ અમે ઘણાને ખેંચશું એવો એક અણસાર આ ભૂદેવ આપે છે. 13મે દિવસે અંજાર આ પ્રમાણે પહોંચે છે અને અંજાર જ્યારે પહોંચે છે ત્યારે એક નગર શેઠ ત્યાંના એ આ ભૂદેવ અને લાડુદાનજીનું સ્વાગત કરવા માટે સામે આવે છે. ઘણી બધી ભેટો લાવેલા હોય છે, રાજસ્થાની પોશાક આ તે બધું લાવ્યા હોય છે અને એ સમયને વિશે એ નગર શેઠ આ ભૂદેવ અને લાડુદાનજીને કહે છે કે અહીંના જે રા બાવા છે એનો હુકમથી હું આપ સૌને લેવા આવ્યો છું અને બંનેનો મને પરિચય આપો. ભૂદેવે પોતાનો પરિચય આપ્યો, લાડુદાનજીનો પરિચય આપ્યો અને પછી એમણે કહ્યું કે રા બાવાના હું હુકમથી આવ્યો છું અને આપનું સ્વાગત કરું છું અને હવે તમારે મારી સાથે આવવાનું છે. આટલું કહ્યું એટલે પછી ભૂદેવે કહ્યું કે હવે જે જગ્યાએ તમારે ભણવા જવાનું છે એના મૂળ માણસ તમને લેવા માટે આવી ગયા છે અને અમારી હવે ત્યાં જરૂર નથી અને મારે બીજું પણ કામ હોય અને હું અત્યારે હવે અહીંથી વિદાય લઉં છું. એમ કરીને ભૂદેવ ભગવાન રૂપે અત્યાર સુધી જે 13 દિવસ સુધી સાથે છે એ ભૂદેવ હવે આ પ્રમાણે છૂટા પડે છે અને હવે ભુજથી રા બાવાના જે મુખ્ય શિષ્ય તરીકે નગર શેઠ આ પ્રમાણે એમનું સ્વાગત કરવા માટે આવે છે. 14 દિવસ સુધી સાથે રહ્યા એના સહવાસથી વિખાવટા પડતા આ રીતે લાડુદાનજીને થોડું દુઃખ થાય છે અને એમને વિશે આમ એમનું વૃત્તિ ખેંચાયેલી રહે છે. પરંતુ સામે જે શેઠ ઊભા છે ને એ શેઠ પણ એટલા જ આકર્ષિત છે કારણ કે શેઠ સ્વરૂપે પણ શ્રીજી મહારાજ જ આવ્યા છે. ભૂદેવનું રૂપ પૂરું કરી અને બીજા રૂપે હવે શેઠ તરીકે સામેથી ભુજ જ્યાં આગળ એમને ભણવા જવાનું છે ત્યાં લેવા માટે આવેલા છે. શેઠ અને લાડુદાનજી ઘોડા ઉપર બેસી અને ભુજ તરફ આ પ્રમાણે પ્રયાણ કરે છે. શેઠ પોતે ભુજની અંદર પ્રવેશ કરતા ભુજિયા પર્વત કચ્છી રાજ રજવાડું ત્યાંનું જે વાસુકીનાગનું આખું ભુજિંગીનાથનો જે મોટો પર્વત છે એ બધાની વાત કરે છે અને વાતો કરતાં કરતાં અંજાર દરવાજાથી આ પ્રમાણે પ્રવેશ કરે છે. પ્રવેશ કરતા રસ્તામાં એમને સામે ગાય મળે છે, ગાયના શુકન થાય છે. શેઠ કહે છે કે તમારી વિદ્યા ખૂબ સફળ થશે, તમને સારા શુકન થાય છે. આવી રીતે કહી અને જે જગ્યાએ લાડુદાનજીને હવે ભણવાનું હતું ત્યાં આગળજી ત્યાં આગળ અભયદાનજીને ત્યાં એમનો મેળાપ કરી અને શેઠ કહે છે કે હવે આવતીકાલે આપણે મળીશું. એમ કરીને શેઠ પોતે પણ અદૃશ્ય થાય છે. અભયદાનજી સાથે એમનો પ્રથમ મેળાપ થાય છે. અભયદાનજી પિંગળ શાસ્ત્રના એટલા બધા ઊંડા અભ્યાસી હતા કે એમણે યોગશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, શુકનશાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર, કામશાસ્ત્ર, માનસશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, સંગીત, ખગોળ, અશ્વ, ભૂસ્તર, શિલ્પ, સ્થાપત્ય આ બધા શાસ્ત્રોની અંદર એમણે માસ્ટર ડિગ્રી મેળવેલી છે. એવા ખૂબ ગુણિયલ, વિદ્યાવાન અને કુશળ એવા અભયદાનજીને જોઈ અને લાડુદાનજીનું અંતર ઠરે છે અને અભયદાનજીને પણ આ લાડુદાનજીને જોઈ અને પ્રથમ દર્શને જ એમને પણ કોઈ સારો ગુણિયલ શિષ્ય મળ્યો હોય એની એક ખાતરી થાય છે. સમય પ્રમાણે 2-3 દિવસ ગયા પછી આ પ્રમાણે બંનેનો વિદ્યાભ્યાસ એમનો વિદ્યાભ્યાસ શરૂ થાય છે અને વિદ્યાભ્યાસ શરૂ થાય છે એની સામે જ આ પ્રમાણે પ્રથમ વર્ષની અંદર ભણાવવાનો આપણે જેમ પ્રારંભનો કોઈ પણ ભણવાનો પ્રારંભ કરે, પ્રારંભ, પ્રવેશ, પરિચય, પ્રવેશિકા એ બધા જેમ સંસ્કૃતના ગ્રંથો છે એવી રીતે પિંગળ શાસ્ત્રીની અંદર પ્રથમ વર્ષની અંદર શું શું ભણવાનું છે તો એનો એક તો પહેલું અનેક અર્થ, એક જ શબ્દના અનેક અર્થ થાય એ અનેક અર્થનો એક કોર્સ એમને ભણવાનો છે. તો એ કોર્સની શરૂઆત કરે છે, એમાં કહે છે કે સિંહ એને કેટલા નામ હોય, સિંહને કયા કયા નામથી સંબોધાય. અભયદાનજી પ્રશ્ન પૂછે છે અને નાના લાડુદાનજી પોતાના કંઠે કહે છે કે કંઠીરવ ધરી કેસરી પુંડરીક હરિયક્ષ મૃગ પ્રતિદ્વીપ વ્યાઘ્ર પુનિ પંચાનન પલભક્ષ. અભયદાનજી ખુશ થઈ જાય છે એ કહે છે કે સિંહના બીજા કેટલાક નામ હોય, આપણે કદાચ જાણતા હોય તો સિંહ, કેસરી, હરિ બે ચાર નામ કદાચ આપણને આવડે, પરંતુ આ તો લાડુદાનજી તરત જ કહે છે કંઠીરવ, હરિ, કેસરી, પુંડરીક, હરિયક્ષ, મૃગપતિ, દ્વીપી, વ્યાઘ્ર, પંચાનન અને પલભક્ષ
એક પળની અંદર જ ગમે તેવું હોય એનું ભક્ષણ કરી જાય. આટલા નામ બોલે છે. ફરી કહે છે કે હાથીના એવા બીજા કેટલા નામ હોઈ શકે. હવે તો અભયદાનજીને પોતાને પણ જાણવાની જિજ્ઞાસા થાય છે કે હજી એમને ભણાવ્યા પહેલાં ખાલી આ તો પહેલો પ્રશ્ન પૂછે છે ને, આમ ટેસ્ટિંગ ચાલે છે કે ભાઈ આને મારે શું ભણાવવું, કેટલું એને આવડે છે. તો કે હાથીના બીજા નામ, તો તરત જ બીજો છંદ બોલે છે કે હરિત દંતી દ્વિરદ દીપ પદની વ્યાઘ વ્યારન વ્યાલ કુંજર ઇંજ કુંભીકર સ્તંભે રંભ સુંઢાલ. અભયદાનજીને થાય છે કે ખરેખર અત્યંત ગુણિયલ શિષ્ય મને મળ્યા છે, મારી પાસે જે જે વિદ્યા છે હું આમને આ પ્રમાણે આપી શકીશ. પ્રથમ વર્ષના કોર્સની અંદર માન ગંજરી અમરકોષ રૂપદીપી મંડળ મંગળ આ બધું જ ભણાવવામાં આવે. બીજા વર્ષની અંદર રસરાજ કવિપ્રિયા રસિકપ્રિયા ચમત્કાર ચંદ્રિકા ભાષાભૂષણ જગત વિનોદ રસ અલંકાર લખપત પિંગળ નાગ પિંગળ ડિંગળ પિંગળ ત્રટકબંધ વિકટબંધ અને ગુઢાર્થ કાવ્ય આટલું ભણાવ્યા પછી ત્રીજા

જે વાંચતા હતા એમાં વાંચવાનો આનંદ આવતો, પણ કશું સમજાતું હતું નહીં. પણ એક ખ્યાલ આવતો હતો કે કેટલું ને કેટલું કેવું અઘરું બ્રહ્માનંદ સ્વામી લાડુદાનજી આ પ્રમાણે ભણીને આવેલા છે, અને એ બધામાં ભણ્યા છે એવું નહીં. ભણવાની દ્રષ્ટિએ જો ને તો ગઈકાલે પરિચય આપ્યો પ્રમાણે હું સંસ્કૃત 12 વર્ષ ભણ્યો છું, પણ અત્યારે કશું આવડતું હોય તો કાંઈ જ નથી આવડતું, બધું વોશઆઉટ થઈ ગયું, ભૂલી ગયા, સામાન્ય સંસ્કાર રહ્યા હોય. લાડુદાનજી એવું નથી ભણ્યા, ભગવાનની કૃપાથી એ જે કંઈ ભણ્યા છે ને બધું આત્મસાત છે, અને જ્યારે ઈચ્છે ત્યારે યાદ કરે ત્યારે યાદ કરે ત્યારે ને આમ સંકલ્પ કરે ને આમ ધાણી ફૂટે એમ બધું જ બોલી શકે છે. જે જે ભણ્યા છે બધું જ એવી રીતે આ પ્રમાણે જાણે છે. એક એક વિષયની અંદર કેટલું એને ઊંડું જ્ઞાન છે, નવરસની અંદર નિપુણ બનેલા છે. હવે આપણે નવરસના નામ પણ મારા ખ્યાલ પ્રમાણે બોલવાય ને તો ક્રમમાં તો નામ પણ બોલતા ન આવડે. એક એક રસની અંદર કેટલા ઊંડા ઉતરેલા છે બ્રહ્મ સંહિતાની અંદર લખ્યું છે. એક રસ બીજા રસની સાથે મિક્સ થાય તો એની શું આડ અસર થાય, એ રસ ક્યારે રસ કહેવાય, ક્યારે વિરસ કહેવાય, ક્યારે શું કહેવાય, અને એ રસ ઉત્પન્ન થવાના કારણ શું, અને રસ ઉત્પન્ન થાય ત્યારે માણસના અંતરની અંદર કેવી ભાવનાઓ થાય, એટલી બધી ડિટેલમાં આ બધી વાતો એ જાણે છે. અને એનું વર્ણન કર્યું છે કે આપણું તો મન પણ મૂંઝાઈ જાય. એવી જ રીતે એમણે જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. જ્યોતિષશાસ્ત્રની અંદર અત્યારે જ્યોતિષજ્ઞો જે કંઈ વાત જાણે છે ને એવી ને એટલી વાત લાડુદાનજી એ વર્ષની અંદર આ પ્રમાણે જ્યોતિષશાસ્ત્રની અંદર પણ શીખેલા છે. બીજું સામુદિક શાસ્ત્ર, સામુદિક શાસ્ત્રની અંદર પણ એ બહુ જ ઊંડા ઉતરેલા છે. અને એટલા માટે જ એ જ્યારે બ્રહ્માનંદ બને છે ને ત્યારે એમની સામે કોઈ પણ વ્યક્તિ આવે ને તો એ વ્યક્તિને તરત પામી જાય છે, પારખી જાય છે. ભગવાનની અંદર પણ જે 64 કળાઓ હોય એમાંના આ એક કળા એમને સહજ રીતે વરેલી હોય છે. લાડુદાનજીને પણ આ એક કળા વરેલી હતી. એમાં સ્ત્રી કે પુરુષ કોઈ પણ સામે આવતો હોય એની ચાલ જોઈને, એની આંખ જોઈને, એના શરીરનો બાંધો જોઈને જે સામુદ્રિક ચિહ્નનો જાણનાર હોય ને એ તરત જ સામેની વ્યક્તિને ઓળખી જાય. આપણે જે સમાજની અંદર ભૂલ કરીએ છીએ, આપણને મુશ્કેલી થાય છે, એ સામેની વ્યક્તિને સમજતા નથી. એટલે આજે સમાજનો જે બહુ મોટામાં મોટો પ્રશ્ન છે કે સામે અને સાથેની વ્યક્તિને આપણે સમજતા નથી. આપણે હંમેશા એવી ઈચ્છા રાખતા કે મને સમજે, પણ સામેની વ્યક્તિને જો સમજી શકાય તો મોટાભાગના પ્રશ્નો સોલ્વ થઈ જાય. સામુદ્રિક શાસ્ત્રના જાણવાવાળાને આ સહજ હોય. સ્વામીશ્રીના જીવનની અંદર તેઓ શ્રી સામુદ્રિક શાસ્ત્ર ભણવા ગયા હોય એવું નથી, પરંતુ આ ગુણ આપણને સહજ અત્યારે દેખાય છે કે કોઈ વ્યક્તિ સામે આમ આવતો હોય તો બાપા તરત એને પામી જાય છે, પારખી લે છે, એના અંતરની ભાવનાઓ શું છે, અંતર્યામીપણે નહીં બાહ્ય રીતે પણ એમને તરત ખબર પડી જાય છે. મુંબઈની અંદર એકવાર સ્વામીશ્રી વિરાજમાન હતા. મુંબઈનો જૂનો હોલ, બાપા આવ્યા હોય ત્યારે તે હોલ આખો ખીચોખીચ ભરાયેલો હોય, અને એમાં વળી પાછા ત્યારે એવું હતું કે સ્વામીશ્રી સભા પૂરી થાય ને પછી બધાને દર્શન આપતા હતા, તો જે લોકો સભામાં છેલ્લે બેઠા એને દર્શન કરવા નજીક આવવાની પડા પડી આતુરતા હોય, એમાં બન્યું એવું કે સ્વામીશ્રી સ્ટેજની આગળ ભાગમાં આવીને બધાને ચરણ સ્પર્શનો લાભ આપતા. અત્યારે સમીપ દર્શન કહેવાય છે, એ વખતે ચરણ સ્પર્શનો લાભ મળતો કે ચરણ સ્પર્શ પણ કરી શકે, એટલે સ્વામીશ્રીને નજીક આવવાનું મળતું હતું. પરંતુ એક સંત બાપાની બાજુમાં બેસી અને કંઈક પોતાની જે કંઈ વાત, પોતે જે પ્રવૃત્તિ કરતા એનો રિપોર્ટ આપી રહ્યા હતા, અને એ રિપોર્ટ આપવાને કારણે સ્વામીશ્રી વારે વારે એ સંતની સામે જોતા અને એની વાત સાંભળતા. એટલે જે હરિભક્તો ત્યાંથી ચરણ સ્પર્શ કરવા માટે આવે, નજીક આવે ને, એમને થોડોક અસંતોષ રહેતો કે બાપાની પાસે જઈએ છે, ચરણ સ્પર્શ થાય છે, પરંતુ બાપાની જે દ્રષ્ટિ છે ને આપણા ઉપર પડતી નથી. કારણ કે આ બાજુ જોતા એને હરિભક્તો તો બાજુમાં સામે જે સ્વયંસેવકો સંતો ભાઈ કે ચાલો ચાલો, એટલે એને નીકળી જવું પડે. એટલે કેટલાક હરિભક્તો આગળ જતા જે એવી વાત કરી કે સ્વામી પહેલાં સંત છે, એ સ્વામી બાપા સાથે અત્યારે વાત કરે છે, એને બદલે અત્યારે જો વાત ન કરે તો સારું. એટલે પહેલાં સંતને 2-3 વાર આમ પાછળ બેઠા ત્યાં ગાતરીઓ ખેંચી અને ઈશારાથી કહ્યું ભાઈ હમણાં તમે વાતો ન કરો. પણ બાપા પોતે જ એને હવે પૂછવા લાગ્યા, એણે જે કંઈ વાત કરી એવી રસપ્રદ વાત હશે, કંઈક જરૂરી વાત હશે, એટલે બાપા જ પોતે પૂછવા લાગ્યા. બાપા પૂછતા તે છતાં બાપાને

એવું કહેવાય નહીં કે તમે પૂછવાનું બંધ કરો. એટલે પહેલાં સંતને બીજી વાર કહ્યું, ત્રીજી વાર કહ્યું એટલે પછી સ્વામીજી સમજી ગયા કે આને આવી રીતે કરે છે. અને સ્વામીજી એ પણ સમજી ગયા કે હરિભક્તોને અસંતોષ છે કે ભાઈ દર્શન કરવા આવે છે, ચરણ સ્પર્શ થાય છે પણ આઈ કોન્ટેક્ટ થતો નથી, દ્રષ્ટિ મળતી નથી. પછી એ પ્રસંગ તો આખો પૂરો થઈ ગયો અને સ્વામીજી જ્યારે ઉપર પધાર્યા અને ભોજન લેતા હતા એ સમયે આ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો કે બાપા આપ જ્યારે આશીર્વાદ આપણે દર્શન આપતા હતા ત્યારે આપની સાથે જે સંતો વાતો કરે તો હરિભક્તોને જ્યારે આવી રીતે અસંતોષ રહે છે કે બાપાનો ચરણ સ્પર્શનો લાભ મળે છે પણ એમની સાથે કંઈક વાત કરવી હોય, પૂછવું હોય, બાપાના દ્રષ્ટિ આશીર્વાદ મળતા નથી. એ સમયે બાપા બોલ્યા કે એવું નથી, જેને મળવાની જરૂર હોય એને હું મળી જ લઉં છું. મને 10 ફૂટ દૂર હોય ને ત્યાંથી ખબર પડી જાય છે કે કોને બોલાવો, કોના માથા ઉપર હાથ મૂકવો, કોને શું કરવું. એ 10 ફૂટ દૂર હોય ત્યાંથી એમને ખબર પડી જાય છે. તો આ જે સામુદ્રિક શાસ્ત્ર જાણવાવાળા હોય એમાં આ સહજ ગુણ રહેલો છે. તો લાડુદાનજીની અંદર પણ આવી રીતે આ વિદ્યા વરેલી હતી. સામુદ્રિક શાસ્ત્રની અંદર લૌકિક રીતે પણ શું શું જાણવું જોઈએ ઘણી બધી સરસ વાતો કરી છે, આપણે તે બધી વાતો અત્યારે કરતા નથી. પરંતુ પુરુષ હોય એને ઓળખવો હોય તો એના 5 કારણ બતાવે છે કે 5 વસ્તુ એમાં લાંબી હોય એ પુરુષ શુકનિયાળ કહેવાય, સારો કહેવાય. એવી રીતે કન્યાના પણ સ્ત્રીના પણ એવા ગુણો એમાં શું હોય તો સારું કહેવાય, શું હોય તો ખરાબ કહેવાય, એવું અદ્ભુત વર્ણન આમાં આ પ્રમાણે કરેલું છે. એવી જ રીતે સંગીત શાસ્ત્રની અંદર પણ લાડુદાનજી નિપુણ બને છે. સંગીતના તો કેટલા બધા રાગ રાગીણીઓ અને કેટલું બધું છે. તો અહીંયા આગળ સંગીત અંગે પણ એને એટલું બધું શું કહેવાય જ્ઞાન બતાવેલું છે. તો એ શાસ્ત્રની અંદર પણ તેઓ અત્યંત નિપુણ હતા. સંગીતમાં ખાલી ગાવું એટલું જ નહીં પરંતુ વગાડવું એ પણ સંગીતનો એક બહુ જ મોટો ભાગ છે. તો વગાડવાની અંદર વાદન ક્રિયાની અંદર પણ લાડુદાનજી બહુ જ નિપુણ બની ગયેલા છે. અને આગળના એક પ્રસંગમાં આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે માળવાનું જે મૃદંગ જે કોઈ જ વગાડી નહોતું શકતું એ લાડુદાનજી પોતાના સ્થૂળ શરીર હોવા છતાં પણ એ મૃદંગ બહુ આસાનીથી એમને વગાડી બતાવેલું. તો સંગીત શાસ્ત્રની અંદર પણ આ પ્રમાણે ખૂબ એ પોતે નિપુણ થયેલા છે. ત્યાર પછી આવે શાલ્વી હોત્ર એટલે કે અશ્વશાસ્ત્ર. અશ્વશાસ્ત્રની અંદર પણ તેઓ અત્યંત નિપુણ બનેલા છે. ઘોડીની જે જાત હોય એની પણ શું કહેવાય બધી આ પ્રમાણે ભેદો હોય એ પણ પોતે ખૂબ સારી રીતે જાણે છે. ત્યાર પછી આ પ્રમાણે આરોગ્યશાસ્ત્ર. આરોગ્યશાસ્ત્રની અંદર પણ તેઓ શ્રી ખૂબ નિપુણ બન્યા છે. અને ખગોળશાસ્ત્ર ઉપર જે આકાશની અંદર તારાઓ હોય એનું પણ એમણે સૂક્ષ્મથી આ પ્રમાણે જ્ઞાન મેળવ્યું છે. એવી રીતે એક એક વિષયની અંદર જોતજોતાની અંદર તેઓ શ્રી ખૂબ નિપુણ બની ગયા છે. વિદ્યની ભોજની અંદર એનો વિદ્યાભ્યાસ છે એની સાથે સાથે વહેલી સવારે બ્રાહ્મણ મુહૂર્તે ઉઠી હમીરસરમાં સ્નાન કરી અને આ પ્રમાણે પોતાનું દૈહિક નિત્યકર્મ કરતા અભ્યાસની સાથે સાથે આ પ્રમાણે રસોઈ પાકશાસ્ત્રની અંદર પણ બહુ જ નિપુણ બનેલા છે. રસોઈ બનાવવાની અંદર તેઓ શ્રી જ્યારે રસોઈ બનાવે ને ત્યાં જેમ શ્રીજી મહારાજે લોયાની અંદર શાકોત્સવ કર્યો અને શાક બનાવેલું તો એવું કહેવાય કે આંગળા કરડી જાય એવી સ્વાદિષ્ટ રસોઈ મહારાજ બનાવતા એવી જ સ્વાદિષ્ટ ટેસ્ટી રસોઈ લાડુદાનજી પણ બનાવી શકતા. તો રસોઈ શાસ્ત્રની અંદર તેઓ પણ આ પ્રમાણે નિપુણ થયા છે. ભણવાની સાથે સાથે એમણે બીજું જનરલ નોલેજ પણ કેટલું મેળવ્યું છે તો એવું કહેવાય છે કે ભુજની અંદર જ્યારે જ્યારે આ પ્રમાણે રજાનો દિવસ હોય ત્યારે ભુજિયા ડુંગર ઉપર જાય, ભુજંગદેવની ડેરીએ ત્યાં જાય અને આજુબાજુના 10-10 ગામોના વિસ્તારની અંદર શું શું જાણવા જેવું છે, શું પુરાતન છે એ બધું જ એમણે જાણી લીધેલું. કોઈ કોઈ વાર સાધુ સંત વૈરાગ્યના મઠમાં જાય, જૈન સાધુ હોય, ફકીર હોય, સાઈ હોય, તેમના નીતિ નિયમ આચાર વિચાર એનો પણ ઊંડો તલસ્પર્શી અભ્યાસ કરતા. ઘણી વાર છે ને આપણે જોઈને આવતા રહીએ પણ એવું જ નહીં, ઘણી લાડુદાનજી ત્યાં આગળ જતા તો સાધુ સંતોની પણ શું ક્રિયા હોય એ બધું પણ ખૂબ સારી રીતે જાણતા. કોઈ મેળાઓની અંદર જાય ને તો મેળાઓની અંદર રાસ રસમ શું છે,
રાજ્યની સવારી આવે, ધર્માલયમાં જતા, શાસ્ત્રાર્થ કરતા, આનંદ ઉત્સવો કરતા, અને મોટા મંદિરોમાં જાય ને તો ત્યાંની પણ બધી જ વસ્તુ બારીકાઈથી નિહાળતા. આગળ ઉપર એમણે જે કાર્ય કર્યું છે એ આ બધી એમની જે સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ એના આધારે છે. મિત્રોની સાથે પર્યટનમાં જાય, નવરાત્રિના ઉત્સવ હોય તો એ ઉત્સવની અંદર શું સારું છે, શું ખરાબ તત્વ છે, ઐતિહાસિક સ્થળે જાય તો ત્યાં પણ એનું શું મહત્ત્વ છે એ બધું પોતે જાણી લેતા. અને આવી રીતે અભ્યાસની સાથે સાથે આવી બધી વસ્તુઓની અંદર પણ તેઓ ખૂબ પારંગત બની ગયા છે. આ 10 વર્ષના એમના અભ્યાસકાળ દરમિયાનમાં એમણે એવું ને એટલું બધું મેળવ્યું છે, એવું બધું ભેગું કર્યું છે કે તેઓ શ્રી જ્યાં કોઈની પણ સભામાં જાય તો પલ્લી જ ઓલે એમનો જ વિજય થાય. અને લોકોને પણ એવી ઈચ્છા રહે કે લાડુદાનજી જ પોતાના જ્ઞાનનો, પોતાના આ પ્રમાણે વાણીનો, પોતાના કવિત શક્તિનો લાભ આપે તો સારું. એવી રીતે 10 વર્ષની અંદર ભુજની અંદર એમને જે ભણવાનું હતું એટલું બધું ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો, ભણ્યા કે એમના જે વિદ્યાગુરુ અભયદાનજી છે ને એના ખરેખર એના ઉપર અભય હસ્ત આશીર્વાદ ઉતર્યા. વિદ્યાર્થી એવો હોય કે ગુરુજી ભણાવે ને એને ગુરુજીને સામેથી જ ભણાવવાની ઈચ્છા થાય, અંતરથી પોતાની વિદ્યા એમાં વરે. લાડુદાનજી એક એવા ઉત્તમ કોટિના શિષ્ય હતા કે અભયદાનજી બોલે એના કરતાં પણ આગળ એ પોતે શીખી શકતા હતા. 10 વર્ષના અભ્યાસકાળ દરમિયાનમાં એમણે તમામ પ્રકારની જે વિદ્યાઓ છે અમને આગળ જાણી ગયા એ પ્રમાણે જેટલું કંઈ અભયદાનજી જાણતા હતા એ બધી જ પ્રકારની વિદ્યાઓ, એ માસ્ટર ડિગ્રી આ લાડુદાનજીએ પણ મેળવી દીધી છે. હવે ભુજથી તેઓ શ્રી વિદ્યાભ્યાસ પૂરો કરી અને ફરીથી પોતાના વતન તરફ એમને જવાની ઈચ્છા થાય છે. એમના વતન તરફ જવાની ઈચ્છા થાય છે તે પૂર્વે અભયદાનજી એવું કહે છે કે લાડુદાનજી અહીંયા આગળ કેટકેટલી વિદ્યા ભણ્યા એનો એક જાહેરમાં સમારંભ થાય અને એ વિદ્યાનો અહીંની ભુજની જનતાને પણ લાભ મળે. આવી રીતે ભુજ નરેશ રાવને કહી અને એક પ્રબંધ ગોઠવે છે અને એ સમયને વિશે લાડુદાનજી ભુજની સમગ્ર જનતાને પોતે ભણેલી વિદ્યાનો કેવો અનુભવ કરાવે છે એ વાત આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી.

0: શ્રી હરે અલગ રાજાને સત્તમનો મહિમા કહેતા કરો. અલગ રાજા એટલે અલૈયા પ્રેશર, સત્તમનો મહિમા એમને વધારે જરૂર હતી, કેમ કે આગળ વિધિ થવાની હતી, મત વિમુખ થવાના હતા. એટલે મહારાજ એમને સંબોધીને સત્સંગ અને મહિમાને એવી વાતો કરતા. શ્રી હરિએ અલગ રાજાને સત્સંગનો મહિમા કહેતા કહ્યું, સત્સંગથી જેવી મતી થાય, સત્સંગથી જેવી મતી થાય તેવી અષ્ટાંગ યોગથી પણ ના થાય. અષ્ટાંગ યોગ તો ટોપ મોસ્ટ, બધા યોગ બધા યોગ કળામાં અષ્ટાંગ યોગ થાય એટલે બધી પાર પડી ગયો પીએચડી. તો મહારાજ કહે છે, સત્સંગથી જેવી મતી થાય તેવી અષ્ટાંગ યોગથી પણ ના થાય. અષ્ટાંગ યોગથી ના થાય નહીં, અષ્ટાંગ યોગથી પણ ના થાય. એને વધારે ભાર મૂક્યો, પણ શબ્દો મૂકીને અષ્ટાંગ યોગને સત્સંગને કંઈ લેવા દેવા નહીં, એટલે એવી મહારાજ વાત કરે. બીજા બધા સાધનનું ફળ તે સત્સંગ છે. બધા સાધનનું ફળ જે આપણે લઈને બેઠા છે, કેટલી મીઠે બધા સત્સંગનું, બીજા બધા સાધનનું ફળ તે સત્સંગ છે. ને આપણે સત્સંગ ધામધૂમથી કરીએ એટલે પરથી પરથી પર આપણે છીએ. હવે કંગાલ પણ માનતા ને મોટો માલ મને છે એટલે એમાં કેસ ગરકાવ રહેવું, બીજી બધી તુચ્છ બધી વાતો હોય ના હોય બની, તો એનો ભાર ના રાખવો મનમાં. આ સત્સંગનો ભાર જે આપણે ગઈકાલે વાત કરી હતી, સત્સંગ છે તે હિમાલય છે. ને તમે ધ પ્રોબ્લેમ સામાજિક કૌટુંબિક આર્થિક એ બધા ઢેફા છે. સમજવું જ પડશે, આ નહીં સમજાય ને હિમાલયને ઢેફો, આ નહીં સમજાય તમે આગળ નહીં આવી શકે. સત્સંગ નીચે ને નીચે લેવલમાં બધું કંઈ સમજી જ રાખો. હા, બધું માલ મિલકત ધન ધામ કુટુંબ પર બધું છે, પણ સત્સંગ અનંત ઘણો પર છે એ સમજી રાખો. ભેગ વ્યવહાર કોઈ બૈરા છોકરાને કાઢી મૂકવાના નથી, અથવા એને મૂકીને જંગલમાં જતા રહેવાનું નથી, બધું જ રહે. પણ આ સમજણ ચોખ્ખી રાખી કે ક્યાં હિમાલય ક્યાં તમારા ઢેફા. સત્સંગથી જે મતી થાય તે અષ્ટાંગ યોગથી પણ ના થાય. બીજા બધા સાધનનું ફળ તે સત્સંગ છે. સત્સંગમાં હવે બીજી વાત, સત્સંગ થાય પહેલાં શરૂઆતમાં સારું રહે બધી, પછી બીજું પેસે. સત્સંગમાં દમથી ચાલે તે પાર ન પડે, પછી દમ પ્રગટે. સત્સંગ પ્રગટે ને પછી દમ ઘૂસે અંદર. સત્સંગ એક ખાસ ધ્યાનમાં રાખ, ભગવાનને દમ બિલકુલ ગમતું નથી, બિલકુલ. એટલે એ બાજુ ન ઢસડાઈએ, સત્સંગ આમ આમ આમ ન થાય એ ખાસ ધ્યાનમાં રાખું. સત્સંગ દમ કરીને બીજાને છેતરવાની વાત, અને બીજા છેતરવાની વાત નહીં, પોતે છેતરાય છે. બે કામ થાય, બીજા તો બધા મારે એને તો ફળ મળે. તમે દમ કરો અને મારી લે એને ફળ મળે, પણ તમને ખોટ આવે, એમ ભયંકર ખોટ આવે. સ સત્સંગમાં દમથી ચાલે તે પાર ન પડે. અતિ દમભી હોય તો વિમુખ થઈને સત્સંગની દેશી કાઢે. કોને વાત કરે છે આ મહારાજ? અલૈયા ખાતે જો આ બધું ભવિષ ભાકે છે મહારાજ. સત્સંગમાં દમથી ચાલે તે પાર ન પડે. ગોર ગોર માં વાત કરે છે પણ સમજતા નથી. સત્સંગ દમથી ચાલે તે પાર ન પડે. અને અતિ દમભી હોય મહારાજે ઉપર લઈ ગયા. અતિ દમભી એમને સંબોધીને જ મહારાજ કહે છે પણ સમજાતું નથી. દમભીને ક્યાંથી સમજાય? દમ કોઈને સમજાય જ નહીં. શુદ્ધ હોય, નિર્દોષ હોય એને સમજાય. સત્સંગમાં દમથી ચાલે પાર ન પડે. અને અતિ દમભી હોય તે વિમુખ થઈને સત્સંગની દેશી કાઢે. ને સત્સંગની વાત શીખીને વિમુખ જીવને ધૂતે. એમ સત્સંગ કરીને જે સત્સંગનો દ્રોહ કરે તે કૃતજ્ઞિમાં કૃતજ્ઞિ, ચાંડાળમાં ચાંડાળ અને નીચમાં નીચ છે. અગાઉથી મહારાજ અલૈયા ખચેના વાત કરે છે. જાણીને પોતાનું માન વધારવા, જાણીને પોતાનું માન વધારવા સત્સંગનો દ્રોહ કરે તેનું તો માન ભંગ થાય છે. જાણીને પોતાનું માન વધારવા અલૈયા ખચેની વાત છે. એટલે જાણીને પોતાનું બધા આપણે એક સંવાદ કર્યો ને કોઈ જગ્યાએ. હા, એમાં બધું સ્પષ્ટ પિક્ચર આપે છે. દમથી પોતાનું માન વધારવા માટે દમ કરે. હોય કાંઈ નહીં, ભક્તિ હતી કાંઈ ન થાય. દમ કરે, હું આટલી ભક્તિ કરું છું, આટલો ધર્માદો કરું છું, આમ કરું છું, તેમ કરું છું. કરે સત્સંગમાં તો ગમે એટલી ભક્તિ કરો, દાન કરો, બધું કરો પણ દાસ દાસ થઈને કરવાનું. નહીં તો ફળ ઊંધું આવે. અને સત્સંગની વાત શીખીને વિમુખ જીવને ધોતે. એમ સત્સંગ તજીને જે સત્સંગનો દ્રોહ કરે તે કૃતજ્ઞિમાં કૃતજ્ઞિ, ચાંડાળમાં ચાંડાળ, નીચમાં નીચ છે. જાણીને પોતાનું માન વધારવા સત્સંગનો દ્રોહ કરે તેનું તો માન ભંગ થાય છે. બધું મહારાજની વાત કરી બે વર્ષ પછી થયું અલૈયા ખાતે. તો આપણે જો અલૈયાનો ભાગ આપણામાં છે કે એને સંપૂર્ણ ના હોય પણ થોડુંક હોય. ઝટપટ મજા આવે તો જ રાખે ને. સમઢિયામાં લાખા ખાચેને ઘરે શ્રી કે જેવો અભ્યાસ રાખે તે વાત સિદ્ધ થાય. જો આ નાના નાના બાળકને તમે મા બાપ શીખવાડે છે સ્વામી વાત બોલે છે સરસ, ના શીખવાડે તો બીજું ઢીંચીક ઢીંચીક કરે. જેવું શીખવાડે સરસ બોલે. હવે એને કંઈ ખબર નથી શું બોલે છે પણ બોલે છે. આ વસ્તુ સાચી છે, સારી છે, એટલે એના પર ચડાવી દેવું. સમજે ના સમજે બધું એ આગળ સમજશે. જો અભ્યાસ રાખે કઈ વાત સિદ્ધ થાય. જગતની વાત અતિ તુચ્છ છે, અતિ તુચ્છ. સત્સંગની આગળ, આ ભગવાનની આગળ, આપણા ભગવાન શ્રીજી મહારાજ, ભગવાન સ્વામી એની વાતો અતિ તુચ્છ છે આ જગતની વાત. પણ તો પણ અભ્યાસ કર્યા વિના આવડતી નથી, અતિ તુચ્છ વાત છે, કઈ માલ નથી. જે જન્મે આપણે આ જન્મે થયા પછી બીજા જન્મે કંઈ કામ આવતું નથી. આ જન્મે ડૉક્ટર થયો, બીજા જન્મે ક્યાંય થાય, એટલે અતિ તુચ્છ છે. તો પણ અભ્યાસ કર્યા વિના આવડતી નથી. તેમ સત્સંગનો અભ્યાસ કરે તો તે દ્રઢ થાય. બાળકોને ખાસ એને કંઈ ચડાવી દેવું, 25-50 વાત મોડે કરાવી દઈ, અતિ માલ છે. ભલે સમજે ના સમજે, શબ્દો કેના છે કોના છે, એને મોડે ચડી જાય તો મહારાજ સ્વામીનું સમાગમ કરવું કહેવાય. અને જન્મ મરણનો વ્યાધિ ઘટે એટલે તેમ સત્સંગનો અભ્યાસ કરે તો તે દ્રઢ થાય. અને જન્મ મરણનો વ્યાધિ મટે, તે વ્યાધિ મટાડવા માટે જ ભગવાને મનુષ્યતન આપ્યું છે. ખાવા પીવા માટે નહીં, બંગલા મોટર માટે નહીં, મનુષ્યતન. અને બીજાને તો જે હોય, પણ આપણે સત્સંગમાં જેને જન્મ ધરો એના માટે તો આ બીજી વાત. અને જન્મનો વ્યાધિ મટે, એ વ્યાધિ મટાડવા માટે જ ભગવાને મનુષ્યતન આપ્યું છે. અહીં વ્યાધિ અનંત વ્યાધિ છે. તમે તમે આમાં ડૂબેલા છો એટલે ખબર ના પડે. જે પાણીનો વહેણ છે તો પૂર આવ્યો હોય અને આમાં જે તળાતો હોય, બે સામ સામે હોય ને, એને ખબર જ ના પડે. પણ જે કાંઠે ઉભો હોય એને ખબર પડે. ગયો 56 નો ભાવ ગયો ને તો ખંભાત ની ખાડી ભેગો થશે એવું થઈ જાય. જન્મ વ્યાધિ માટે, તે વ્યાધિ મટવા માટે જ ભગવાને મનુષ્યતન આપ્યું છે. પણ પંડિત પુરાણી થવા છતાં જીવને ગમ રહેતી નથી, બોલે ગગડાવે કથા, એકદમ લાખો માણસને ખેંચે. પણ છતાં પંડિત પુરાણી થવા છતાંય જીવને ગમ રહેતી નથી. શુદ્ધ ભાવથી સત્સંગ કરે ને એ ગમ પડે. ભલે ખૂણામાં કોઈને ઓળખતો હોય કોઈને, પણ એને સત્સંગ થાય. અને જાહેરમાં બધું કરે એને ગમ પડતી નથી. બીજા માટે કરે છે, પોતા માટે નહીં. જો આપણે સત્સંગની વાત સાંભળે અને આ કાંતિ કાઢી નાખે અને બીજા પંડિત પુરાણી આમ કહે આમ કાઢી નાખે અને આપણા સત્સંગી ગમ પડતી નથી. શું ચાલે સત્સંગીને? એક નાનો બાળક 5-6 વર્ષનો છે, એને મને પત્ર લખ્યો કે સાહેબ સ્કૂલમાં હું પહેલો નંબર આવું છું એનું મને માન આવે છે. 5-6 વર્ષને બાદ એને મોટા મોટા પંડિત ધુરંધર એને ખબર પડતી માની, અને આ બાળકને ખબર પડી. તો આ સત્સંગની અંતરદૃષ્ટિ કરે, થોડુંક ખપ હોય અંદર ચાલ્યા કરે ફલો, તો સતત આ બધી એટલે ત્રણ ભેદ પડે છે. એના તો ગમ જ નથી શું ચાલે છે, ખાવું પીવું. અને પંડિત પુરાણીઓને ખબર પડે, વાત કરો સત્સંગની એ કંઈ ખબર પડે. ત્રીજા આપણે સત્સંગી બધા થોડી ઘણી તો અંતરદૃષ્ટિ થતી જ હોય છે. સત્સંગ જ એવો છે એટલે બધાને અંતરદૃષ્ટિ કરાવે. અંતરદૃષ્ટિ કરે એમાં માલ છે, અંતરમાં જે ઉપર ઉપર જઈ રાખે એ કાંઈ ન પામે. અંતરદૃષ્ટિ કરે હું શું કરું છું, શું કરવાનું છું, બધું તે માલ માલ થઈ જાય. ઘટપુરમાં જીવેન્દ્ર રૂપને શ્રી વાત કરતા કહ્યું, જો અલૈયા ખાતેને કઈ વાત કરી અને જીવા ગજાલે એને કઈ વાત કરી, સત્સંગ ન મળે ત્યાં સુધી અનંત બ્રહ્માંડનો રાજા હોય, સત્સંગ ન મળે ત્યાં સુધી અનંત બ્રહ્માંડનો રાજા હોય તો પણ તેનું જીવન અલેખે છે. ગઈકાલે વાત કરી હતી, ગઈકાલે અનંત બ્રહ્માંડનો રાજા હોય, એને બ્રહ્માંડનો રાજા એટલે તો પર થઈ ગયો ને, બ્રહ્માંડની બહાર આવી ગયો. અને બ્રહ્માંડ તો અંદર કેટલું બધું દોડાયેલું હોય છે બધું. અનંત બ્રહ્માંડનો રાજા હોય તો પણ જેનું જીવન સત્સંગ ન મળે ત્યાં સુધી અનંત બ્રહ્માંડનો રાજા હોય તો પણ તેનું જીવન અલગ છે. એટલે આપણે દરેક સત્સંગીનો મહિમા સમજવો. અનંત બ્રહ્માંડનો રાજા એના કરતાં ઉપર ટોપ ગયો, જેને એને સત્સંગ મળ્યો, જેને જેને એને પગે લાગવું, એને મહિમા સમજવો, એની ચરણ રજ માથે ચડાવવી. હા, પોતા ના લે સત્સંગ મળ્યો છે, દાસના દાસ થો, વધાર માલ માલ માલ માલ થો, બધા કરે આમ કરે એટલે જ અટકે. પણ દાસના દાસ થાય એને માલમ માલ તો છે, અતિ માલમ માલ થઈ જાય દાસના દાસ થાય ને બધું. સત્સંગ બીજા સત્સંગ વિના બીજા સુખની ચાહના છે, સત્સંગ વિના બીજા સુખની ચાહના છે ત્યાં સુધી મનુષ્યતન મળ્યું જ નથી એમ સમજ્યું. એટલે ઢોર પશુ તમે મનુષ્ય હો, આખા દેશ વર્લ્ડ પ્રાઇમ મિનિસ્ટર હો, બધું હોય પણ મનુષ્યતન મળ્યું જ નથી. મળ્યું ના મળ્યું કોઈ કિંમત જ નથી. એટલે જ્યાં સુધી સત્સંગ હોય તો જ આ મનુષ્ય દેહ મળ્યો કહેવાય. સત્સંગ વિના બીજા સુખની ચાહના છે ત્યાં સુધી મનુષ્યતન મળ્યું જ નથી એમ સમજવું. સત્સંગ કરતાં જો અનંત અપાર સુખની પ્રાપ્તિ થાય તો તેને બુદ્ધિવાળો માણસ દુઃખરૂપ માને છે. સત્સંગ કરતાં સત્સંગ કરતા જો અનંત અપાર સુખની પ્રાપ્તિ થાય, સત્સંગ વિના બીજા સુખ હવે સારી વાત છે, સાચી વાત છે. પણ સત્સંગીને મહારાજ કહ્યું, સત્સંગ કરતા જો અનંત અપાર સુખની પ્રાપ્તિ થાય તો તેના બુદ્ધિવાળો માણસ દુઃખરૂપ માને છે. સત્સંગ એ દુઃખરૂપ માને, અને તે જ પાકો ભક્ત છે, બીજા બાળક બુદ્ધિ છે. સત્સંગમાં આવી ગયો તો બહુ મોટી વાત છે એક તો, પણ પછી ભેદ પાડે છે કે સત્સંગ વિના બીજી ચાહના હોય તો એ ખોટું છે. પણ સત્સંગ કરતાં આવી બધી સત્સંગ વિના બીજું કાંઈ ના ઈચ્છે તો એ બાળક બુદ્ધિ મટીને સારી બુદ્ધિ થાય. સત્સંગ કરતા જો અનંત અપાર સુખની પ્રાપ્તિ થાય, સત્સંગ કરતા સત્સંગ કરે નહીં તો અપાર સુખની પ્રાપ્તિ થાય જ નહીં. સત્સંગ કરતા જો અપાર સુખની પ્રાપ્તિ થાય પણ તોય એમાં અટકી ના રહે, આગળ જાય. સત્સંગ જો અનંત અપાર સુખની પ્રાપ્તિ થાય તો તેને બુદ્ધિવાળો માણસ દુઃખરૂપ માને છે. सत्संग करता बीज बोलो फल है, सत्संग दास भाव निर्दोष भाव महिमा समझे आ बोलो, ये बिना बीज बोलो सुख की प्राप्ति है महाराज। ये बुद्धि वालो मानस दुख रूप मानस अने तेज पाको भक्त है, जो मानस है तमें तेज पाको एटले आपणे आ कक्षा में आवानुं छे। सत्संग एवो करो एवो करो के आमा आमा पगलू पड़े आपे अने तेज पाको भक्त है। बीजा बाळक बुद्धि वाला छे, बीजा बधा छे आई रहे छे, बाळक तो बे दिवस पछी 20 वर्ष थशे सत्संग घणु बधु प्राप्त थशे। एटले मारे जे कहूँ मारे नंबर काढ़ी नाख्यो नथी, पण एने बाळक बुद्धि वालो गणो एटले पाका सत्संगी थो।
1: સાવ સાચી વાત છે, બેલેન્સ કરવું બહુ મુશ્કેલ છે અને આ જમાનામાં તો બહુ મુશ્કેલ. તમે દેશ પરદેશ આવ્યા છો, આપણે ઇન્ડિયામાં પણ દેશ પરદેશ થઈ ગયું છે એટલે બધું એક થઈ ગયું છે એટલે આ તમારા કલ્ચર ઇન્ડિયામાં છે, ઓસ્ટ્રેલિયામાં છે, આ બધું કલ્ચર જે અત્યારે આધુનિક કલ્ચર એ બધે છે, પણ ટૂંકમાં એમાં શાંતિ નથી. તમે ગમે એમ કરો, શાંતિ મારા સ્વામી નિષ્ઠા એમાં જ છે. બીજે બધે તમે ફાંફા મારવાના છો અને એમાં શાંતિ ના હોય, સુખ ના હોય, બીજું બધું એટલે ગડબડ ગડબડ ગડબડ જ હોય. તમને લાગે થોડા 5 મિનિટ શાંતિ હોય, પણ પછી 24 કલાક તમારે ગડબડ હોય, એવું બધું થાય. પણ જો આપણે એક યુ આઈડેન્ટિફાઈ યોર સેલ્ફ વિથ પ્રમુખ મહારાજ સ્વામી એન્ડ દેટ ઇઝ તમારે આવી જાય. આપણે આપણું અસ્તિત્વ તમે આત્મા છો, શરીર નથી. શરીર તમે પોતાને માનશો તો બધી ગડબડાટ થશે, પણ પોતાને આત્મા માનશો અને આપણે સ્વામી મહારાજ મળ્યા છે અને ગુણાતીત ગુરુઓ મળ્યા છે એમની સાથે એકતા કરો, એમ સાથે યુ બીકમ વન વિથ ધેમ, તો પછી કાંઈ ના રહે. અને આજે નહીં તો કાલે નહીં તો 10 વર્ષ 100 વર્ષ પછી પણ તમારે આ કરવાનું છે, એ ફાઇનલ ગોલ છે, એના ઉપર કોઈ વસ્તુ છે નહીં. એટલે આપણે ગુણાતીત માનવાનું પોતાને અને મહારાજની ઉપાસના કરવાની અને એમાં બધું જ આવી જાય. જે આ કિશોર અવસ્થા છે ને બહુ ભયંકર છે, બાળ અવસ્થામાં વાંધો ના આવે અને આ કિશોર અવસ્થા ઓરંગી જાય તો વાંધો ના આવે, પણ કિશોર અવસ્થા કિસ ઓર વિચ વે રાઈટ ઓર લેફ્ટ, એમાં એટલે કિશોર અવસ્થા છે એ બહુ ડેન્જરસ છે, બહુ ખતરનાક છે. એમાંથી જો પસાર થઈ ગયા તો વાંધો ના આવે, પણ એમાંથી પસાર થવું બહુ અઘરું છે. પસાર થાય એટલે નોટ ઇન ધ સેન્સ કે આપણે એજ વાઇઝ આપણે એલ્ડરલી થયા એટલે પતી ગયું નથી. અમે એક ગામમાં સત્સંગ કરતા હતા તો બધા ઘરડા હતા ને એ બધા પોતપોતાની ઇંચકામાં બેસીને ઇંચકતા હતા અને અમારી સામે બાળકો જ હતા, તો બાળકોને પછી અમે બોલાયા કે અહીં આવો, તમે બધા સત્સંગ કરો. તો ઓલા બધા કે સ્વામી બાળકોને વાત કરો, અમે તો પાર ઉતરી ગયા છે. પાર ઉતરાય એવી કંઈ વાત નથી. એટલે એ જ વાઈસ એ લોકોને લાગ્યું કે અમે પતી ગયો, પણ એવું નથી. જેને ભગવાનનો સંતનો આશરો હોય નાનપણથી, સંત સાથે જોડાયેલો હોય, તે સંત મદદ કરે અમે, અને દુઃખ સુખમાં આપણે હાણ વૃદ્ધિમાં એ બધામાં તમે સંત બચાવે. આ પૈસા આપીને, મોટર કાર આપીને, પરચો આપીને એવી રીતે બચાવે ને, સમજણ આપે તમને, એવી સમજણ આપે કે આપણે સુખી થઈ જઈએ. જો ગુણાતીતાન સ્વાઈ ભેગા બધા ગયા, પછી બધા દરિયો જોવા ગયા, એટલે દરિયા કિનારનું ગામ હતું તો બધા દરિયો જોવા ગયા, પણ માવા ભગત ગયા નહીં. તો સ્વામીએ પૂછ્યું કે માવા ભગત તમે કેમ ગયા નહીં દરિયો? સ્વામી અહીં બેઠા જોઈ લીધું. કેવી રીતે જોઈ લીધું? કે ખારું છે અને જાજુ છે, ઇટ ઇઝ સોલ્ટી અને વાસ્ટ. એટલે અહીં બેઠા જોઈ લીધું, દરિયો જોવાની જરૂર છે. એટલે એવી રીતે સમજણ તમને આપે જાત જાતની ઘણી.